સમજણો હોય એટલામાં આપણે બેલેન્સ રહી શકીએ. સમજણથી તમે આગા પાછા ના થાવ અને તમે જે હોય ત્યાં એકદમ સ્થિર ધીર રહીને તમે મજા કરો. સમજણ અને સમજણ આવે છે એ ભગવાન અને સંતના સમાગમથી, તે આપણને મળ્યું છે. એટલે આજે ગમે એમ હોય પણ તોય તો પકડી રાખજો ને દોરી, સંત સાથે જોડાયેલા રહેશો તો પાર પડશો. આપણે તમે કહ્યું એમ ઘરમાં જુદું વર્તન, મિત્રો સાથે જુદું વર્તન, સ્કૂલમાં જુદું વર્તન અને સત્સંગમાં જુદું વર્તન, આ બધી વાત સાચી છે. તમારે એડજસ્ટ થવું જ પડે. પણ અંતરમાં જે સમજણ હોય અંદરમાં કે આપણે સત્સંગી છીએ, મહારાજ સ્વામી અને આ ઉપાસક છીએ, પછી બીજું વર્તન તો એડજસ્ટ થયા કરે, વાંધો નહીં. અંદર જે જડતા, એક નિષ્ઠા, એક આપણે બિલીફ આપણે અંદરમાં સ્ટ્રોંગ હોય કે આપણે મહારાજ સ્વામીના છીએ, એમના જ રહેવાના છીએ, એ જ સાચું છે, એ જ કામમાં આવવાનું છે. અત્યારે આ અહીંયા જે જુદા જુદા બિહેવિયર છે સમાજમાં, મિત્રોમાં, તમારે પીયર પ્રેશર, ત્યાં જુદા વર્તન હોય, સત્સંગમાં જુદું વર્તન હોય, ઘરમાં જુદું વર્તન, આ બધું. પણ આપણે અંતરમાં એક દ્રઢ નિષ્ઠા હોય, આ બધું જૂઠું છે, આ જન્મ પૂરતું છે, આ જન્મ મરી ગયા પછી બીજા જન્મમાં કોઈ ક્યાં કોઈ ક્યાં જન્મે એટલે બધા વિખરાઈ જાય, વેરાઈ જાય. પણ આ સત્સંગનો જે સંબંધ છે એ સાચો છે, એટલે એ દ્રઢ કહીને રાખો. સત્સંગની સમજ કામમાં આવશે અને તમને સુખી કરશે અને આપણે સદાય આનંદમાં રહીશું. સત્સંગની સમજણ હશે તો આપણે બોલો બીજા બધા તો એડજસ્ટ થયા કરે, વાંધો નહીં. પણ સત્સંગની સમજ એટલે અંતર, અંતરમાં આપણે એક નિષ્ઠા હોવી જોઈએ. બહાર તો બધું ફર્યા કરે, એનો વાંધો નહીં.

श्री स्वामीनारायण भगवान ने जय। अपने शास्त्री जी महाराज क्या है बंधन से भल भला जो गोवर्धन दास कोठारी एमने केटलू हेत हतुं अने एमने साथे राखवानो प्रयत्न कर्यो। વિરાજીલાલજી મહારાજે પણ સાથે રાખવા માટે પ્રયત્ન કર્યો અને બીજા બધા સંતો પણ કોઈ જગ્યાએ બંધાયા નથી। આ શાસ્ત્રી મહારાજની ખૂબી છે કે કોઈ બંધાય એટલે એ લાઈન ચાલે જે, પણ એમને સ્વતંત્ર જે આ કાર્ય કરવું હતું અક્ષર પુરુષોત્તમની વાત એટલે કોઈ જગ્યાએ બંધાય નથી, નહીં તે કોઈની મોહબ્બતમાં આવવું પડે અને બધું વળાંક લઈ લેવું પડે। અને ગુરુદાસ કોઠારીને વિહારીલાલજી મહારાજને એમના માટે હેત હતું, પણ તો એ મોહબ્બત તોડી અને બંધાય નહીં। અને ગુરુદાસ કોઠારીએ તો કહ્યું હતું કે મારે એમને ઉપાધિ ગમતી નહીં, કેના આ જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમને હાજરીમાં કહ્યું કે મારી હાજરીમાં આ ના થાય આ કાર્ય, એટલા જ માટે એમને કંઈ વેર દ્વેષ નહોતો, પણ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ એમને અપમાન થાય આ થાય એ એમને સહન ના થાય એટલા માટે કર્યું। પણ શાસ્ત્રી મહારાજ તો દ્રઢ જે વાત હતી એટલા માટે બધું, અને શાસ્ત્રી મહારાજને કેટલી સાહેબી હતી ત્યાં, જો આ કાર્ય અક્ષર પુરુષ મહારાજની નિષ્ઠા ના પ્રવર્તા તો એમને તો લીલા લહેર હતી, મોટા મોટા સદગુરુ બધા એમના પક્ષમાં હતા, પણ સ્વામીએ કોઈ વાત નહીં, એ બધા આ ઉપાસના માટે સ્વામીએ બધી લડત લડી અને બધાને સામે થયા। સામે કેવી રીતે સહન કર્યું, સામનો નથી કર્યો શાસ્ત્રી મહારાજે, સહન કર્યું સામનો નથી કર્યો, એમની સાધુતા, એ સાધુતામાંથી જરાય વિચલિત થયા નથી, અખંડ સાધુતા। અને આની જે કથાવાર્તા આલી પ્રવૃત્તિમાં પણ એમને કથાવાર્તા રાખી છે, બધા ભગવાન સંબંધિત બધું કાર્ય સેકન્ડ ટુ સેકન્ડ કાર્ય કર્યું છે અને એમાંથી ડગ્યા નથી। અને જે આપણને આ જ્ઞાન આપ્યું સ્વામીને, દરેક પ્રવૃત્તિ દરેક અક્ષર પુરુષોત્તમની વાત એમને, જો આ સાક્ષરને જે વાત કરી, 8-6 કલાક વાત કરી, નિર્ગુણ સ્વામી, નિર્ગુણ સ્વામી તો 15 વર્ષના હતા, 15 વર્ષના ભણતા હતા, અને એમને શાસ્ત્રી મહારાજે 14 કલાક વાત કરીએ। અને આ બધા એવા નિર્ગુણ સાહેબ તૈયાર કર્યા કે આ બધું આ કામમાં આવ્યા, અને 6 સાધુ જ હતા સ્વામી નીકળ્યા ત્યારે, પણ 6માં એવું સંપત્તું બધું અને જે કાર્ય કર્યું એમાં એક સાધુ તો ધામમાં ગયા, એટલે બીજાને ઉદાસીનતા આવી જાય, પછી સ્વામીએ તો બધું ઝંડો ચાલુ રાખ્યો અને આ કાર્ય કરી બતાવ્યું। એટલે જે સ્વામીની શૂરવીરતા બાળપણથી જ બંધાયા નથી, બાળપણથી જ, અને એમને રમતમાં મંદિરો બનાવતા આ ઉપાસનાને, જે બીજા છોકરાઓ રમે ગિલ્લી દંડા ને એવું બધું રમત કરે,
પણ શાસ્ત્રી મહારાજ નાનપણથી મંદિરો બનાવતા અને મંદિરમાં મૂર્તિ પધરાવીને એટલે ત્યારથી જ એમને લગ્ની હતી. એટલે સ્વામી જે હમણાં વાત કરવામાં આવી કે શાસ્ત્રીમાં જ પ્રગટ ના થયા હોત તો આપણે કોઈ આ કાંઈ ના હોત બધું. એટલે શાસ્ત્રી મહારાજને આપણે કરોડ કરોડ દંડવટ કરીએ તો ઓછા છે એ બધી. અને જેવા સંતો જે બળને પામ્યા છે અને આપણે અત્યારે બધા કેફમાં છે, લહેરમાં છે, ભલે આ તમે આ લાગ્યું નથી, નહીં તો બીજી વાત 8 કલાક તો ગમે હોય, ગમે ઇન્ટરેસ્ટિંગ વાત હોય ને તો થાકી જાય, કલાક 2 કલાક 3 કલાક. તો ટીવી 3 કલાક વધારે ના થાય, ગમે એવું ઇન્ટરેસ્ટિંગ હોય, પણ હજુ અહીંયા બેઠા અને બધાએ રસપાન કર્યું, અમૃતપાન કર્યું, એટલે અને આમાં આ નકામું જાય ને બીજા ટીવી એવી તો પ્રોગ્રામ બધા નકામાં જાય, તરત જ ભૂલી જાય. અને આ તો તમારા અંદર હૃદયમાં કોતરાઈ ગયું છે, આ તમને ખબર નહીં પડે. આપણને સંસ્કાર જે પડ્યા, આપણે અનંત જન્મથી જે પ્રવૃત્તિ કરીએ છીએ, પણ જે સત્સંગને લગતું, સત્સંગને સત્સંગ કરાવે એવી વાત બની અને એને કારણે સત્સંગ મળ્યો આપણને. અને સત્સંગ મળ્યો તો આપણે આ બધા નાના નાના દેખાય છે, જો આ કુસ્તી કરે પા બધા અક્ષરધામના મુક્તો છે. બાકી આ કોઈને આ જ્ઞાન થાય જ નહીં. આ મોક્ષની વાત છે, મોટા મોટા પંડિતો કોઈ એને ખબર જ ના પડે. મારા તો જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી કોઈ જ્ઞાન થાય નહીં. વિષયની વરગાડે છે, ગમ્યો હોય જ્ઞાન થાય નહીં. અને સ્વભાવ છે, સ્વભાવને લીધે આ જ્ઞાન થાય નહીં. એટલે આપણે તો એ બેથી પર થઈ ગયા. કારણ ઉપાસના, શાસ્ત્રી મારાના પ્રતાપથી આ ઉપાસના આપણને દ્રઢ થઈ છે, એના કારણે મોક્ષ પદને પામ્યા. મોક્ષ થઈ જ ગયો છે આપણે. બીજાને અતિ દુર્લભ છે મોક્ષપ્રદ, અતિ દુર્લભ છે. એને મોક્ષનો ગુર ફૂટવો એ બહુ મોટી વાત છે. અને પછી મોક્ષની પ્રાપ્તિ આપણને ખબર હોય કે ના હોય, પણ મોક્ષ થઈ ગયો છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ એમના હાથમાં છે. એ અને આના આ કરવા જ આવ્યા છે. એમનું મિશન છે અક્ષરધામમાંથી મોક્ષ આપવા માટે જ મહારાજે કહ્યું. અને જે અને બીજા કોઈ વતે મોક્ષ ના થાય, અક્ષરપુર ઉપાસના વડે જ મોક્ષ થાય. એ આ બધું સિદ્ધાંત ને બધું કેલ્ક્યુલેટ કરતા બધું અંતે આવીને આ જ આવીને ઊભું રહે. કે બીજા બધા તો માયાના પેચમાં છે, અનંતકોટી બ્રહ્માંડમાં બધી માયા છે. એટલે માયાનું તંત્ર હતા હજી આ મોક્ષની વાત છે. એક આ જે નિર્ગુણ ભાવને પામે અને જે અમે ગયા હતા પાંડુરંગ શાસ્ત્રીના આશ્રમે અને ત્યાં એ આવતા હતા અમારે પાસે, એટલે અમે એમને પ્રશ્ન પૂછ્યો કે નિર્ગુણ કોણ, નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે. તો શાસ્ત્રીજીએ કહ્યું કે નિર્ગુણ કર્મ ભગવાન જ ઓળખે અને ભગવાન જ કરે નિર્ગુણ કર્મ. તો આપણે જોઈએ તો આ સત્પુરુષની આજ્ઞાથી બધા નિર્ગુણ ભાવના પામ, નિર્ગુણ કર્મની વાત જ બધી. એટલે ધામ ધાવીને મુક્ત એ 3 છે, પર છે બધા, બધી આખી માયાથી. અનંતકોટી બ્રહ્માંડમાં માયા વ્યાપી છે,
પણ આ ધામધાઈને મુકતા એ તણ પર છે, પરથી પરાત પર જેમ ભદ્રેશ સ્વામી આપણને બધું સમજાવ્યું, બધું સુંદર વાત કરી, એટલે એ રીતે આપણે, એટલે આપણે તો વાત જ થાય એમ નથી, સંબંધ બીજું કંઈ સંબંધથી, સંબંધ ના હોય અને સંબંધ તૂટે તો બધું ગોરમટો ખતો જાય, ગુલાટ ખાતા, પણ સંબંધ છે. અને શાસ્ત્રી મહારાજ યોગી આપવા પ્રમુખ સાહેબ મારો સંબંધ આપે, દ્રઢ રાખો, બધું કામ થઈ જશે. આપણે આ ઝીલાવું છું એ બધા ઝીલજો. સ્વામિનારાયણ ભગવાનનો તાત્વિક સિદ્ધાંત એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ વેદાંત એટલે અક્ષર પુરુષોત્તમ વેદાંત છે. અને સ્વામિનારાયણ દર્શન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે. એવા નામાભિધાન સાથે ઓળખો, એવા નામાભિધાન સાથે ઓળખો, અને એથી જ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી મહારાજના આદેશ પ્રમાણે આ નામાભિધાન જ યાવત ચંદ્ર દીવા કરો કાયમ રહેશે.

સ્વામીશ્રી આપણા સગા તો છે જ, પણ સખા પણ છે. ગઈકાલે આપણે પૂર્વભૂમિકામાં જોયું કે સખા પણ એક પ્રકારનો સંબંધિત છે, સગા છે, પણ વિશિષ્ટ પ્રકારના પોતે સગા છે. પેલા ગ્રીક ચિંતકની આપણે વાત કરેલી, વન ગુડ ફ્રેન્ડ ઇઝ વર્થ 1000 રિલેટિવ્સ. એક સાચો મિત્ર બરાબર 1000 સંબંધી. મિત્રની જે ભૂમિકા છે એ બીજા બધા સગાવાળા કરતાં થોડીક જુદી પડે છે. સામાન્ય કોઈક આપણે લૌકિક દૈહિક સંબંધ આપણે જોઈએ તો એની ભૂમિકામાં ફેર હોય છે. માતા પિતા સાથે જે પોતાના પુત્રનો સંબંધ હોય, એક બાજુ પિતા છે ને એક બાજુ પુત્ર છે, એક બાજુ માતા છે ને એક બાજુ પુત્ર છે, અથવા તો પુત્રી, ડિફરન્સ છે. અથવા તો કદાચ કોઈક બીજો સંબંધ હોય, મામા ભાણાનો, કાકા ને ભત્રીજાનો, એમાં પણ સંબંધમાં ડિફરન્સ છે. પતિ પત્નીમાં પણ એક સરખી ભૂમિકા નથી, દરેકનું પાત્ર સેજ બદલાય છે. હા, જ્યાં ભાઈ ભાઈ છે અને બેન બેન વચ્ચે જે સંબંધ છે એ ભૂમિકા એક સરખી આપણે જોવા મળે છે, ત્યાં પણ વધારે સખા ભાવનો સંબંધ છે. સખામાં તો વિશેષ એક સરખો પેરેલ, જ્યારે બે ફ્રેન્ડ્સ હોય ત્યારે પછી ત્યાં બે ફ્રેન્ડ્સ વચ્ચે ઉચ્ચ નીચનો કંઈ સંબંધ નથી હોતો, પેરેલલ સમાન અધિકરણ જેને આપણે કહીએ છીએ. એટલે જ્યારે સખાઓ ભેગા મળે ત્યારે પછી કંઈ ઔપચારિકતા નથી હોતી, કોઈ ફોર્મેલિટી નથી હોતી, એક સરખા ભૂમિકા ઉપર બે બિરાજમાન થાય છે. એટલે ક્યારેક વેવાઈમાં પણ એવા આપણે લાગે કે બે વેવાયો છે, પણ એક છોકરીના પક્ષના છે, એક છોકરાના પક્ષના છે. સંબંધમાં ક્યાંક ક્યાંક એવા થોડાક ફેર પડશે, પણ સખામાં તો હંમેશા એક સરખું જ લેવલ હોય છે, એક પેરેલલ, એક યુનિવર્સલ લેવલ હોય છે. એટલા માટે સખા સખા વચ્ચેનો જે સંબંધ બીજા બધા જ સંબંધ કરતાં જુદો તરી આવે છે. સ્વામીશ્રીએ પણ આપણી સાથે એક આવું સામાન્યાધિકરણીય સાધ્યું છે કે આપણે બધા જ એક સરખા છે. હું બહુ મોટો છું, બહુ ઊંચ ભૂમિકાનો છું, મારી સ્થિતિ બહુ મોટી છે, એવું સ્વામીશ્રી આપણે જરાય અનુભવવા દીધું નથી. આપણી સાથે જ્યારે વર્તે છે આપણા જેવા થઈને જ પોતે વર્તે છે. સ્વામીશ્રી અહીં અટલાદરામાં જતા 96 સાલમાં, અને એ વખતે આપણા તુલસી કાકા

એમાં સંકોચ ના રાખો. પહેલાં તો આપણે ભેગા જ ફરતા ને, જમીન પર પણ નીચે જ આપણે બેસતા ને, જમીન પર નીચે બેસીને વાતો કરી છે ને આપણે તો. માટે હવે સંકોચ ના રાખો તમારે. એમ કહીને સ્વામીશ્રી આમ આગ્રહ કર્યો કે તમે ખુરશી ઉપર જ બેસો. ત્યારે તુલસીભાઈ કહે છે કે, તુલસી કાકા કહે છે કે, સ્વામી પણ તે વખતે તો તમે મારાથી 10 વર્ષ નાના હતા. હજી 10 વર્ષ નાના જ કહેવાય બાપા ઉંમરમાં, કે તે વખતે તમે મારા કરતાં 10 વર્ષ નાના હતા. મોટાપની ક્યાં કે ખબર જ હતી કે હવે તો તમે રાજાથી રાજ થઈ ગયા છો. પહેલાં તો નાનપણમાં અને બીજે બધે તો સાંઈ બાપા સાથે એમ હરતા ફરતા હોય ગામડામાં ને બધે સાથે રમતા હોય, જમીનમાં જ વાત, જમીન ઉપર નીચે બેસતા હોય, વાતો કરતા હોય. પણ એ વખતે કે મને તમારી મોટાપની ખબર નથી, હવે તમે રાજાથી રાજ થઈ ગયા. સ્વામી બાપા તો વાત, સ્વામી બાપાએ તો વાત તરત કાપી જ નાખી. બાપા બોલ્યા, કંઈ રાજાથી રાજ નથી આપણે, એવું ક્યાં છે, ભેગા જ બેઠા ઉઠ્યા સાથે રહ્યા મોટા થયા એવું જ છે ને. સાંઈ બાપાના મનમાં જરાય એવું નથી રહેતું કે હું તમારા કરતાં મોટો છું, તમારા કરતાં કંઈ વિશેષ છું, આપણે બધા જ એક સરખા છે. લલપતરામ કવિએ પણ હરિરામતમાં સમજાવ્યું કે જ્યારે આવું સરખાપણું આવે ને ત્યારે સાચા અર્થમાં આવી મૈત્રી, આવું જે આમ સુવર્ણ થાય છે

પાત્રામ કહે છે કે સમાન સાથે જ આપણે એકદમ પ્રેમથી હળવાશથી આપણે મળી શકીએ છીએ. બાકી જો કોઈ મોટો માણસ આવી જાય તો ડરી દૂર જાય, આમ ડરીને આપણે ભાગી જાય, આમ આદર થાય હેત ના થાય. જેમ પેલી કીડી હોય એને મોટી હાથી સાથે મેળાપ કરવો હોય, હેન્ડશેક કરવા હોય, અલગ મલગની વાત કરવી હોય, ક્યારે મેળ પડે? એ મોટો ભોપાલ હોય, રાજા હોય, મળે ને ભોપાલ ગરીબ પ્રેમ, પ્રેમથી ત્યાં એ પ્રેમનો નતો નથી હોતો. પછી એમાં શિષ્ટાચાર આવી જાય, ઔપચારિકતા આવી જાય, પ્રોટોકોલ, મોભો, સ્ટેટસ સાચવવું પડે. ફ્રેન્ડ્સમાં કોઈ સ્ટેટસ નથી હોતું, એમાં તો સરખા સરખાપણાનો જ એક ભાવ હોય છે. સાંઈબાબા પણ હંમેશા આપણી સાથે આવો એક સરખાપણાનો ભાવ રાખ્યો છે. એટલે એવું જ માને છે કે આપણે બધા એક જ છે, એમાં કંઈ નવું નથી. સાંઈબાપા મુંબઈમાં હતા અને એ વખતે સાંઈબાબા પાસે એક ધારાસભ્ય રાજપુરોહિત સાહેબ અને બીજા ફૂટપાથ પાર્લિમેન્ટના એક સભ્ય, એમનું નામ હતું કાકુભાઈ. આ બે બધા બે જણા સકુટુંબ આપણને દર્શન કરવા માટે પધારેલા. નાના મોટા એમના કંઈક બધા કાકાના દીકરાના બધા ભેગા હતા. એ લોકોની ઈચ્છા થઈ કાકુભાઈને ખાસ કે સ્વામીજી સાથે આપણે સમૂહમાં અમારા પરિવારના બધા જ સભ્યો સાથે આપણે ફોટો પાડીએ. એટલે કુટુંબ સહેજ મોટું હતું એટલે સમૂહ ફોટામાં બધા જ કંઈક આમ સામૂહિક રીતે બધા આવી શકે એમ તરત નહોતા. સાંઈબાપાએ કાકુભાઈને તરત આમ હાથ ખેંચી નજીક બોલાવી દીધા કે બેસો, ત્યાં બાજુમાં બેસી જાઓ. એમ કહીને સાંઈબાપાએ આ કાકુભાઈને પોતાની ગાદી ઉપર જ બેસાડી દીધા અને પછી એકદમ પ્રેમથી બોલ્યા કે લ્યો હવે આપણી કાયમની જોડી થઈ ગઈ, આપણી હવે કાયમની જોડી. ફોટામાં આવી ગયા ને, એક ગાદી ઉપર સાંઈબાપાએ આ કાકુભાઈને પણ બેસાડ્યા, એકદમ એટલા ગદગદિત થઈ ગયા. સાંઈબાપાને એવું ને કે આ મારી ગાદી છે, ગુરુની ગાદી છે, એ તો પ્રેમથી પોતાના શિષ્યને પણ બેસાડી શકે છે. હેતવાળાને પોતે આવી રીતે જરાય પણ બીજું કંઈ જુદું નથી રાખ્યું. એવો જ બીજો નવસારીનો પ્રસંગ છે. સ્વામીજી પાસે સ્વામી પોતે ત્યાં ધીરુભાઈ દગાસના ઉતારામાં ત્યાં ઉકાળા પાણી કરતા હતા. ઇન્દ્રપ્રસ્થ એમનું બંગલાનું નામ, બહુ વિશાળ બંગલો હતો, બહુ જ સારો. હવે એ બંગલામાં જ્યારે બાપા નાસ્તો કરતા હતા એ જ દિવાલ ઉપર બહુ સુંદર એક ચિત્ર હતું. બાપા નાસ્તો કરતા હતા અને એમાં આ ધીરુભાઈને સંકલ્પ થયો કે આ સરસ મજાનું ચિત્ર આપણે દિવાલ ઉપર ટીંગાડ્યું છે, એની પીછાઈમાં રાખીને આપણે સ્વામીજી સાથે એક ફોટો પાડવો છે. એટલે બાપા નાસ્તો આમ પતવાયો ને એમની તરત વિનંતી રજૂ કરી, બાપા મારે એક આ ઈચ્છા છે, આપ પધાર્યા છો અહીંયા તો આપણી સાથે તમારી પાછળ જે આ ચિત્ર છે એને પીછાઈમાં રાખી અને આપણે ફોટો પાડીએ. સ્વામી ચડું કરીને આમ સીધા જ એ જ ગાદી ઉપર ઊભા થઈ ગયા, પોતાની જ ગાદી ઉપર ઊભા થઈ ગયા. અને ધીરુભાઈને કહે છે કે આવો અહીંયા આવી જાઓ, મારી બાજુમાં ભળી જાઓ. એકદમ સંકોચ પામી કે સ્વામી આ તો તમારી ગાડી ઉપર થોડું કે અમારે આમ ઊભા રહેવાય. સ્વામી તરત એમનો હાથ ખેંચી એકદમ નજીક આમ પોતાના આમ પાસમાં લઈ લીધા. બાપા કે આપણે એક જ છે ને, ક્યાં જુદા છે? એમ આવા મોટા પુરુષ છે એ આપણાથી જરાય પણ કંઈ જુદાપણું રાખ્યું નથી, આપણી જેમ જ વર્તે છે. ક્યારેક તો સ્વામી બાપા પોતે આવી રીતે એક્શન કરી કોપી કરીને પણ આપણને સુખ આપે છે. આ જુદાપણું નથી એ તો આપણે બતાવ્યું, પણ ક્યારેક કોઈક એવો પાત્ર આવી જાય સામે.

0: તો બાપાની એક્શન કરે, એની મિમિક્રી કરે એની સામે જ. અને આમ એને પણ ખબર હોય, એને પણ એમ જ શીખવતું હોય. હવે રાજકોટનો એક આજીવન યુવક છે ભૂપતસિંહ, એના ભાઈ એક નાના પોતે દરબાર છે અને ફાધર વર્ષોથી ત્યાં મંદિરમાં સેવા કરેલી, આખું કુટુંબ સમર્પિત. ચાડાના કે ચચાડાના છે એમનો ભાઈ, નાનો ભાઈ હરદેવસિંહ, એ પોતે સાધુ છે અત્યારે ઘનશ્યામ પ્રિય સ્વામી, આપણે જે સારંગપુરમાં જે ગુરુકુળ ચાલે છે એમાં પોતે સેવા આપી રહ્યા છે. હવે એમનો જે આ ભાઈ છે ભૂપત, એમની જીપ સેજ આમ તોતરી છે એટલે તરત આમ બોલાતું નથી. તો બાપા એને, બાપાને નામથી બોલાવે ને તો બાપા એને બહુ ગમે ભૂપતને, તો બાપા પણ એ રીતે જ નામથી બોલાવે કે ભૂપત કેમ છે એમ, કે નહીં બાપા બોલાવે. અને એને કાયમ બાપા ક્યારેક આમ સીધું બોલાવે કે ભૂપત કેમ છે, કે એમ નહીં બાપા પહેલી રીતે બોલાવો. તો બાપા ખાસ એની રીતે એના જેવા થઈને એને સુખ આપે. આવા તો બીજા કેટલાય સંતો સાથે બાપાની ગમત બધી હોય છે. એક વાર બાપા મુંબઈમાં હતા અને બાપા રાત્રે ઠાકોરજી જમાડી, બધી મુલાકાત પૂરી થઈ અને બાપા બાથરૂમમાં જતા હતા. બાથરૂમ કરીને બાપા પાછા ઉપર આરામમાં જ જવાના હતા અને આમ ઉતાર તરફ આવતા હતા, એ બાજુ આમ દરવાજો જે હતો અને દીવાલને ખાત ટેકો દઈ અને ધરમસુત સ્વામી એમ ઊભા હતા. એકદમ એમની તો ઓલમોસ્ટ સ્ટાઇલ છે કે ગાતું આમ ખુલ્લું હોય, ફાન બહાર આવતી હોય અને દીવાલ આમ ઉપર હાથ ટેકી અને આમ પગને આંટે મારી અને આમ ટેસ્ટ ઊભા હતા. અને એમને કંઈ બાપા આગળ વાત કરી હતી કંઈ, પણ બાપા એટલા ઇન્સ્ટન્ટ આમ પસાર થતા હતા રૂમમાં જવા માટે. બાપા જેમ આનો આમનો ડાબો હાથ હતો તો બાપાએ સામે ઊભા રહી જમણો હાથ દીવાલ ઉપર ટેકી, આમાં હાથ અહીંયા બીજો હાથ ટેક કેડે મૂકી હાથ ભાગમાં આંટી વાળી અને એકદમ ઠાવકાઈથી બોલો બોલો શું કામ છે તમારે એમ, એમની જ બરાબર રિફ્લેક્શન કરી અને પેલા બધા બધા હસી પડે એક સાથે, જે વાત તો રહી જ ગઈ, બધા એકદમ હસીને મોજું પડી. વરું નાની વસ્તુ છે પણ જે માણસ પોતાના મોભામાં જ રહેતો હોય, પોતાના સ્ટેટસમાં, જે માણસ આપણાથી જુદા હોય ને, જુદા માનતા હોય પોતાની જાતને, આપણે આપો આપણું દિલ જ ના માને ત્યાં, આપણું મન જ ત્યાં ના બેસે, પણ આપણું દિલ તરત ત્યાં બેસી જાય છે. આપણે પણ આપણે બાળક સાથે બાળક થઈ જાય, યુવક સાથે યુવક થઈ જાય, વડીલ સાથે વડીલ થઈ જાય, જરાય લેશ માત્ર એમને જુદાપણું એ લાગતું નથી. અમુક તો બહુ સાવ બાળ સહજ બાપા રીતે વર્તા હોય છે. સંતોએ વાત કરેલી, આપણે કમલેશભાઈ પટવાનગર ઠાકોર જમણ જવાનું થયું હતું, એમના બધા પ્રસંગ જૂના બધા યાદ કરાવ્યા હતા. બાપા જ્યારે એમના ઘરે પધાર્યા, એકચ્યુઅલી બાપાને જવું હતું એમના ઘરમાં જ, પણ કંઈક ટર્નિંગ કંઈક આગળ કંઈક થઈ ગયું છે એમને, એટલે આપણે જે જશભાઈ એમના જે દીકરા ઘનશ્યામભાઈ જીજે અત્યારે સ્વામીની આજ્ઞાથી ત્યાં ઓસ્ટ્રેલિયામાં કથા વાર્તાનું વિચરણ કરે છે, એ જશભાઈના ઘરમાં સ્વામીશ્રી પોતે ત્યાં આમ ખોટા આવી ગયા એ ગલીમાં. અને એમના એ જ વખતે આપણા સિદ્ધાર્થભાઈ પણ ભેગા હતા, આપણે ગિરીશ માસા પણ ભેગા હતા સ્વામી સાથે. અને એ જ વખતે જશભાઈ પોતે બહાર આવ્યા એટલે બાપાને જોયા નતા, પણ એમના ઘરમાં બધું જે કંઈ બાંધકામ કંઈ કરવાનું હશે નવું, અને પેલા જે બે લીમડા જે કાપવાના હતા એ કંઈક જોવા મળે બહાર નીકળ્યા છે. અને સ્વામી હવે એમને સંકલ્પ નહીં કે સ્વામી અહીંયા આવે, એમના મનમાં તો આમ સપને પણ ખ્યાલ નહીં કે સ્વામી આ ટાઈમે આ જગ્યાએ મારા ઘર આમંત્રણ હતું નહીં. બાપા તો ભૂલમાં ભૂલા પડીને ત્યાં આવ્યા હતા. બાપા ગાડીમાંથી નીકળ્યા, જશભાઈનું પણ ધ્યાન નહીં. અને પાછળથી બાપા આ જશભાઈને, જશભાઈની પીઠ અને બાપા પાછળ આવે છે. અને જેમ આપણે કોઈ મિત્રને કે આપણે આમ બીવડાવે ને, એમ સ્વામીજી પાછળથી આવી એકદમ પકડીને હાવ કર્યું જશભાઈને. હવે સાવ પેલા નાના નાના બાળકને આપણે જેમ કરતા હોય અંદર અંદર, એવી રીતે સ્વામીજી હાવ કર્યું. મેં એકદમ આમ ચમકી ગયા, ઓ પ્રમુખ સ્વામી એમ, કેવો આનંદ થાય. આપણે જે કાપ્યા એમાંથી એક જીવ કમલેશભાઈ પટવાના ઘરે પછી મોકલ્યો મુક્ત રૂપે, અને ઘનશ્યામ તરીકે અત્યારે આપણે સૌને દર્શન આપે છે, એ સ્વામી આપણને આશીર્વાદનો છોકરો છે. પણ આવા સાવ બહાલ સહજ રીતે પણ બાપા પોતે વર્તી શકે છે. આ તો બાળકોની વાત છે, પણ જે આમ ટીનેજર્સ હોય અને આમ પોતાનો ખાસ દોસ્ત હોય એવી રીતે પણ સ્વામી બાપાએ અમુક વાર સંતો સાથે હરિપુર સાથે પોતે વર્ત્યા છે. બાપા 2000 સાલમાં વિદર્ભ દેશમાં એટલે સેન્ટ્રલ આપણે ઇન્ડિયા મધ્ય ભારતના બધા રાજ્યોમાં બાપા ફરતા હતા. એ વખતે આપણે મુંબઈના કોઠારી સ્વામી બાપા સાથે વિચરણમાં જતા. હવે એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું હતું અને રસ્તામાં જ કંઈ જમવાનું થયું, ઠાકોરજી જમાડવાના થયા, ઠાણ બધું થઈ ગયું. અને બધું તો રસ્તામાં તો ટ્રાવેલિંગમાં તો પેલા પેક લંચ હોય ને, બધું ભાથું બધું જે કંઈ તૈયાર કર્યું હોય સંતોએ, એ આમ પ્લાસ્ટિકની ડિશમાં ઠાકોરજીને થાળ ધવાઈ ગયો અને બધું સૂકી ભાજીને થેપલાને છૂંદો અને મરચું દેવું જ હોય ને બધું તો પ્રવાસમાં. તો હવે કોઠારી સ્વામીનો નિયમ યોગી અપાના રીતે રીત બધું કે ટ્રાવેલિંગમાં બહુ ખાસ કંઈ લેવું નહીં, એટલે કોઠારી સામે ભેગા હતા એટલે બાપા આગ્રહ કરે કે હાલો ને કોઠારી થોડુંક જમો ને, અને કોઠારી સામે ના પાડતા જાય. આમ કોઠારી સામે ના પાડે રીત બહુ જુદી હોય છે, હા પાડે ના પાડે ખબર ના પડે, આમ આમ હા માથું દોલાવે, આમ હા પાડે છે કે ના પાડે છે. તો એટલે આમ ના પાડતા રહ્યા, બિચારાને સંકોચ થતો હતો. સ્વામી બાબા બે ત્રણ વાર આમ આગ્રહ કર્યો કે હાલો ને કોઠારી આમ આમ જમો ને સાથે. તો કોઠારી સ્વામી ના જ પાડે, એમને નિયમ અને એમ સંકોચ, બાપા સાથે ક્યાં આમ સાથે જમો. બાપા છે જે બોલે છે કે અલે કોઠારી કોકની તો કંપની આપતા શીખો ને, ના શું બોલા કોઠારી કોકની તો કંપની આપતા શીખો ને યાર. આજે બહુ સામાન્ય વાક્ય છે કે કોકની તો કંપની આપતા શીખો ને, અને યાર યાર જે શબ્દ એકદમ દોસ્ત હોય પોતાનો, આમ કમોન એ જે આખો ભાવ છે ને એ એકદમ ફ્રેન્ડલીનેસ છે. એટલે બાપા પણ આવી રીતે સંતોમાં પણ ક્યારેક આવા ગમતથી સ્વભાવથી પોતે જોડાયેલા હોય છે. આ તો બાપા કહે છે કે તમે મને કંપની આપો, બાપા ક્યારેક સામે પણ કંપની આપીશ. જેમ કંપની આપવામાં પેલું ફ્રેન્ડ્સ હોય ને કે ચાલો તને કંપની આપું તું જમ, એમ બાપાએ પણ ક્યારેક એવો હરિભક્ત સાથે કંપની આપી છે. બાપા ત્યાં ગોંડલમાં હતા અને એ વખતે સાંજનો સમય થયો અને ખૂબ વરસાદનું વાતાવરણ આખું જામ્યું, આમ વાવાઝોડું જેવું થઈ ગયું. હરિભક્તો પોતે ઘરે પણ ના જઈ શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ. સાંજની સભામાં ત્યાં હરિલામૃતની કથા ચાલતી હતી. કથા પૂરી થઈ બાપાને ખ્યાલ આવી ગયો કે હરિભક્તો હવે અહીંયા રોકાશે એટલે ઘરે જઈ શકશે નહીં. તરત બાપા તરત પરિસ્થિતિ પામી ગયા અને તાત્કાલિક ગરમ ગરમ ચાયનો ઓર્ડર આપી દીધો કે બધા હરિભક્તો અહીં રોકાયા છે તો બધા આપણે આમ ગરમ ગરમ ચાયનો આપણે ઓર્ડર આપીએ. અને બધા હરિભક્તોને સમામંડળમાં બેસાડી અને ચા ત્યાં બધાને ગરમ ગરમ પીવડાવી. આપણે ત્રણ ચાના ત્રણ ચાર પ્રસંગ આપણે કીધા હતા. આ બીજો સ્વામી કે તમે બધા ચા પીઓ હું અહીંયા બેઠો છું. બાપુ તો કંઈ ચા પીવાના હતા નહીં પણ બધાને હરિભક્તોને પ્રેમથી પીવડાવી ચા. પછી સંતો બાકી રહી ગયા, સંતો માટે શું કરું. અને જે આમ જ્યારે વરસાદ પડે ને ત્યારે અમુક વસ્તુ ખાવાની મજા આવે. આમ આમ ઠંડુ વાતાવરણ હોય, આમ બધું ભીનાશ ભીનાશ બધું વાતાવરણ હોય, એમાં ગરમ ગરમ ભજીયા હોય અથવા તો ગરમ ગરમ કંઈક ગોટા હોય એની ચટણી હોય પાછી, એટલે એની એક મજા જુદી હોય છે. હવે એ વખતે તો બધું બહુ કંઈ પરિસ્થિતિ સામાન્ય. એટલે બાપા પછી ત્યાં બીજો સંતો માટે ઓર્ડર આપે છે કે હવે પાપડ પાપડી બનાવો. બીજું કંઈ હતું નહીં એટલે પાપડ પાપડી જે કંઈ હોય એ ગરમ ગરમ છે કે બસ એનો આપણે કાર્યક્રમ કરીએ. એટલે બાપાએ બધા સંતોને ભેગા કરી અને ભક્તિ કિશોર સ્વામીના જે રૂમ છે આજની તારીખમાં એ જ છે ઓફિસ, ઉતાર ઓફિસ, ત્યાં જઈ બધા સંતોને ભેગા કરી અને ગરમ ગરમ પાપડ અને પાપડી બધાને જમાડ્યા. અને એ વખતે સીતાફળ પણ થોડાક થોડાક હતા. સીતાફળ અને ગરમ ગરમ પાપડ અને પાપડી બધા સંતો સાથે પોતે જમ્યા. જૂના સંતો ઘણી વાર યાદ કરે છે કે પહેલાં તો બાપા આ તો બહુ કંઈ બહુ વહેવટ નહોતો, સંતો પણ બહુ ઓછા હતા. આ તો 85-81 પહેલાંની વાત કરતા જશે. બાપા અવશ્યપણે રાત્રે 10-10:30-11 વાગે તો પણ સંતો સાથે બેસ્યા ગોઠડી કડે. ક્યારેક અગાસીમાં બોટાસણ પેલું ત્યાં અગાસીમાં હિંચકો છે, સારંગપુરમાં પણ હિંચકો છે. પહેલાં તો બધું કે સંતાશ્રમ પણ નવું, પેલું યોગ્યાશ્રમ બે પણ નહોતું થયું. નાનો પેલો હિંચકો, પાછળ પેલો લીમડો શાસ્ત્રીમાનો પ્રસાદીનો, અને આગળ પેલો જે અત્યારે બગીચો જેવો છે એ પણ ખાડી જેવો હતો. ત્યાં મોગરાની આખી ત્યાં વાડી જેવો હતો ઠાકોરજીના પુષ્પહાર માટે. પણ સ્વામી ત્યાં બેસે રાત્રે હિંચકા ઉપર, બાજુમાં ક્યારેક સંત સ્વામી હોય અથવા તો કોઈ ના હોય, અને આજુબાજુ બધા જે પણ કંઈ 15-20-50 સંતો હોય એ બધા બેસી જાય. અને એ વખતે કાર્યક્રમ ચાલે, કોઈકને કંઈક કંઈક સિંગ લાવે, કોઈક ચણા લાવે, કોઈક પેલો મગફળીને પેલો ઓળો હોય, તો બાપા બધા ફોડી ફોડીને બધા સંતોને આપે એમ કહીને બધા પ્રસાદ વેચે. અને બસ અડધો પોણો કલાક અલગ મલગની વાતો કરવાની કે જૂના બધા પ્રસંગો યાદ કરે, સામે સંત સ્વરૂપ સ્વામી હોય, મુકુંદ શાસ્ત્રી હોય, અને બધા બસ જૂના પ્રસંગો યાદ કરે. બાપા અમે આવ્યા ત્યારે કેવા હતા, કે હરિપ્રકાશ સ્વામી અમને આવી રીતે શીખવાડતા, અને સંત સ્વામી અમે આવી તમને મારતા, અને બપોરે અમે કુંડમાં અમે ધુબાકા મારતા, અને સંત સ્વામી પછી લાકડી લઈને આવડતા, અને બધી જાતની બધી જૂની જૂની સ્મૃતિઓ કરે. કેટલા વર્ષો સુધી એ ચાલ્યું. રોજ રાત્રે બાપા આવી રીતે કંઈક પ્રસાદનું કંઈ મહિમા ના હોય પણ ચણામાં તો શું હોય, પણ બસ મુઠ્ઠી મીઠી બધાને હાથ હાથે બાપા બધાને આપે અને વાતો કરે. બાપા હિંચકા ઉપર બેઠા હોય, સંતો હળવે બધા હિંચકા હલાવતા હોય, અને એ રીતે બધાની સ્મૃતિ ત્યાં એકદમ ફ્રીલી આવી રીતે પોતે આપતા. સ્વામીશ્રી આવતા પ્રસાદ વેચતા, ક્યારેક ફટાકડા પણ વેચતા. આ દુર્ગાશંકર આપણે સારંગપુરમાં જે અત્યારે મહેતાજી તરીકે સેવા આપે છે, નાનપણથી ત્યાં બાપા સાથે જોડાયેલા, નાનપણથી. હમણાં નીકળ ત્યારે જ એમને સ્મૃતિ કરેલી કે દર દિવાળીએ બાપાનો કાર્યક્રમ, કે એમને જે અકાઉન્ટ્સની ઓફિસ હતા નાનું પેલું ઢાળ્યું જેવું હતું ડેસ્ક પેલું, અને કે દિવાળીનો દિવસ આવે સાંજ પડે સંધ્યાથી પછી એટલે ત્યાં ઓફિસમાં બેસવાનું, કે સામે હું અને સામે પ્રગટ ભગત હોય. એ પણ નાના જ બાળક જેવા જ હતા પહેલા ત્યારે, તો કે હું અને પ્રગટ ભગત હોય, અને એમના ઢાળિયામાંથી પેલા ફટાકડા બધા કાઢે. બાપાએ આમ બધા ભેગા કરી રાખ્યા હોય કે નાના છોકરા સાથે ફરે છે, સેવામાં છે, તો બધાને વારે ફરતી એક તને, એક દુર્ગાશંકરને, એક પ્રગટને, એક દુર્ગાશંકરને, એક પ્રગટને, એમ કહીને બધા ફટાકડા પણ વેચે. અને બધા કે જાઓ ફટાકડા ફોડો, પતંગ હોય ત્યારે પતંગ પણ વેચે કે જાઓ પતંગ વેચો, પતંગ ચગાવો, એમ કહીને સ્વામી બાપા આવી પણ નાની મની સ્મૃતિ બધા ત્યાં આપતા. સ્વામી બાપા પોતે આવા એટલા હળવાશમાં રહી શકે છે કે બાળકો સાથે કે કિશોરો સાથે પણ આવા નાના મોટા પ્રસંગમાં તરત જોડાઈ શકે છે. જે આ પ્રકારના કંઈક કાર્યક્રમ કર્યા હોય, બાપા આવે ત્યારે કોઈ ક્વિઝ હોય, કોઈ ગેમ હોય, તો કેટલી બધી જુદી જુદી પ્રકારની ગેમ્સ બાપા પોતે રમ્યા છે. એનું જે લિસ્ટ આપણે કરવા જઈએ, મને તો બધું કંઈ આપણે કંઈ બધા બધી જગ્યાએ હાજર ના હોય, પણ જે પણ કંઈ પ્રસંગો વાંચ્યા હોય, જોયા હોય, બાપા ત્યાં અમેરિકામાં તો પેલી રુચિ ક્વિઝમાં પણ ભળ્યા હતા, રુચિ ક્વિઝ. આ વખતે પણ ઓલંડામાં તો બાપાએ કેટલી બધી ગેમ્સમાં ભેગા થયા, કે પેલું મુખપાકની ક્વિઝ હતી. હમણાં ગયા વર્ષે બધા અમેરિકાના કિશોરો અને લંડનના કિશોર કિશોરીઓ ત્યાં ઈરમામાં પધાર્યા હતા, અને એ વખતે સ્વામી બાપાએ 5 દિવસ સુધી ત્યાં બધાને લાભ આપ્યો. એ વખતે પણ બાપા બધાને સ્મૃતિ આવે, પેલો છોકરો હોય અને પેલો આંખે પાટા બાંધ્યા હોય, અને પછી બાપાના વચને વચને એ આગળ ચાલવાનો હોય વિઘ્ન દોડમાંથી. બાપા પોતાને ત્યાં માઇક ઉપર બધાને ડાયરેક્શન આપે કે અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, આમ જાઓ, એમ કહીને બાપા ત્યાં એ ગેમમાં પણ ભળી જાય. ત્યાં પવાઈવાડીમાં પણ પેલું કેપ્ટન કેપ્ટનની પેલી રમત રમ્યા હતા, બધા છોકરાઓ આમ ગોળ ફરી જાય અને એક કેપ્ટન નક્કી થાય, અને જે કેપ્ટન કે એ પ્રમાણે બધાએ કોપી કરવાની. પણ ખબર ના હોય જે માણસ જેનો દાવો હોય એને પકડી પાડવાનું કે કેપ્ટન કોણ છે. એ એના આંખને ઇશારે એ બધી બધી એક્શન ને બધું જેસ્ચર્સ બધા બદલાવે. પણ સાંઈ બાપાને જ્યારે વારો આવ્યો એકદમ પોતે ચકોર, તરત પકડી પાડ્યું કે આ કેપ્ટન છે, કે આના ઇશારે બધા એ બધા રમે છે. પછી પેલું ગરમ બટાકોનું જે રમત છે, પછી પેલું મ્યુઝિકલ ચેર્સની જે રમત છે, એવી રીતે કેટલી રમતો સાંઈ બાપા અંતાક્ષરી સંતો સાથે પણ અંતાક્ષરી રમ્યા છે. ગ્રહણની સભા હોય રાત્રે સારંગપુરમાં, ગ્રહણની સભા હતી, સવારના કંઈક 4 થી કંઈક 7 હતી, એમાં સંતોને 2 પક્ષ પડી ગયા, એક બાજુ આચાર્ય સ્વામી અને જ્ઞાનપ્રિય સ્વામીને બધાને, એક બાજુ બીજા બધા સંતો હતા, મને લાગે છે ઋષિ સ્વામીને બધા હતા. અને એ રીતે અંતાક્ષરી ચાલે, બાપા પણ એમાં વચ્ચે ભળી ગયા, તો સંતો સાથે પણ આવી ગમત પોતે જોડાઈ જાય છે. અમુક તો સાવ બાલ સહજ ગમતો. ત્યાં 2000ની સાલમાં પપેટ શો જેવું કરેલો, પ્રેમાનંદ સ્વામી પપેટની થોડીક ફાવટ, એટલે એમને હાથમાં પેલું કૂતરાનું પપેટ રાખ્યું, કૂતરું કે કંઈક વાંદરાનું કે પપેટ હતું. તો સાંઈ બાપાની બાજુમાં સોફામાં આવીને બાપાએ પપટ સાથે પણ ત્યાં ગમત કરીને વાતો કરી. બાપા આવી બધી ગમતો પણ સામે કરીને ઊભા કરે છે. આપણે જે મોટા મોટા ઉત્સવો થાય છે બાલનગરીને બધું કરે છે, બાપાનું જ આયોજન છે કે બાળકો માટે પણ આપણે કંઈક નવું નવું કરીએ, એ લોકોનું આવે, એ લોકોને ગમત સાથે જ્ઞાન પણ થાય. આપણે ગઈકાલે ભરૂચ હતા, સંતોએ જ વાત કરી કે જે આપણે નવી થઈ જમીન ત્યાં બાજુમાં લીધી છે પ્રેમતી કરવા માટે, બાપાનું લગભગ 3-4 વાર સૂચન આવી ગયું કે પ્રેમતી તમે કરશો, પણ સાથે સાથે છોકરાઓ માટે કંઈક રમત ગમતનું પણ સ્થાન તમે કરજો. માતા પિતા ત્યાં રમતા ખાતા હોય તો છોકરાઓ ક્યાંક રમવાનું જોઈએ કે નહીં, એમ બાપા આમ બાળ સહજના માણસમાં પણ, બાળ માણસમાં પણ શું હોઈ શકે એ તરત પામી શકે છે, આની રીતે પોતે છોકરાને રમાડી શકે છે. ક્યારેક તો સ્થૂળ રીતે પણ રમાડે છે, નાના નાના બાળકોને તો રમાડે, પણ કેવી રીતે રમાડે? આપણે કેટલી વાર જોયું હશે કે બાપા જ્યારે કોઈક બાળકને પ્રસાદ આપવાનો હોય તેને રમાડે. આપણે 2000ની સાલમાં પણ ત્યાં શિબિર હતી, ફેમિલી શિબિર, એમાં આપણે નાના નાના બાળકો આવ્યા, એટલે કે મુખપાઠ કંઈક રજૂ કરેલો, જ્યારે પ્રસાદ આપવાનો વારો આવ્યો ત્યારે બાપા આમ હાથ લંબાવે તો તરત પેલો હાથ લેવા જાય તો બાપા તરત આમ બદલી નાખે હાથ. એવો જ પ્રસંગ ત્યાં 1989માં બનેલો મુંબઈમાં. સ્વામીશ્રી રાત્રિ ભોજન કરી અને આપણા જે હરીશભાઈ દવે એમનો પુત્ર કુમારી એની સાથે બાપા બહુ પ્રેમથી એમની સાથે રહે છે, એટલે કુમારી દવેને બાપાને ઈચ્છા થઈ કે આપણને પેંડો આપે, એટલે બાપા પેંડો આપવા જાય છે. કે લે ભૂદે પેંડો તારા માટે. પછી કહે છે કે અલ્યા આજે તો એકાદશી છે, આજે એકાદશી કરીશ ને, એટલે કુમાર એકદમ મૌન થઈ ગયો. બાપાને ખ્યાલ આવી ગયો, કીધું એકાદશી કરે છે કે નહીં, કંઈ બોલ્યો નહીં. કે આજે શું ખાધું તે? રોટલી ખાધી? કંઈ બોલ્યો નહીં. એટલે બાપાને ખબર પડી કે આજે ગડબડ થઈ છે. એટલે બાપા કહે કે જો આજ તું બોલ કે આજ તું એકાદશી પાકી કરીશ તો તને આ પેંડો આપું. મહાન માન પેલો માન્યો, પછી બોલે કે આ સામે આજથી એકાદશી કરીશ, કે લે પેંડો. અને પેલો એકદમ ઘેલમાં આવી ગયો અને પેંડો લેવા જાય છે, જ્યારે બાપાના આગળ આમ હાથ માટે તરાપ માંગે છે એ જ વખતે બાપા તરત વિરુદ્ધશ્રમ હાથ લઈ લે છે અને પછી ઉપર નીચે આજુબાજુ એવા છોકરાને રમાડે છે ને બધા સંતો પણ જોઈ રહ્યા પણ છોકરો પેલો ત્યાં એ પણ થાકે નહીં સ્વામી પણ સ્વામી શ્રદ્ધા પણ થાકે નહીં ઉપર નીચે આજુબાજુ ચારે બાજુ આપણે હાથ લઈ લીધા છેવટે પેલો તો આમ બાપાના હાથ ઉપર ટીંગાઈ ગયો એમ કે મને આપો જ આવે તો એમ કહીને સ્વામી બાપાના ત્યાં હાથમાંથી પેંડો લીધા એવી રીતે બાપા પણ ત્યાં રમાડે ક્યારેક સંતોને પણ રમાડે વિશ્વરી સ્વામી મને જૂનો પ્રસંગ યાદ કરે છે કે 1979 બાપા સાથે નેપાલમાં હતા અને બાપા એ વખતે નખ કાપતા હતા અને નખ કાપતા કાપતા વિશ્વરી સ્વામીને સંકલ્પ થયો કે મારે આ નખ જોઈએ છે પ્રસાદીના પણ ખબર નહીં બાપા એટલા શાર્પ આમ એટલા ચકોર ખબર નહીં વાત વાતમાં આમ વિશ્વરી સ્વામીનું ધ્યાન ના રહ્યું અને બાપાએ ખબર નહીં શું કર્યું કંઈક અને બાપાએ નખ કાપવાનું પૂરું કરી નાખ્યું એટલે વિશ્વરી સ્વામી કહે કે મને શું થયું કે આ નખ કાપાઈ ગયા કે હા કે આપો ને તો આપે કે લે એમ કહી અને બે મુઠ્યા રીતે રજૂ કરી આમ ચાલ લે લે ક્યાં હાથમાં છે અને ત્યાં પછી વિશ્વરાજ સ્વામી અને બાપાની ગમત ચાલી વિશ્વરાજ સ્વામી એટલો બધો પ્રયત્ન કરી મુઠ્ઠી ખોલવાનો બાપા એકદમ ટાઈટ મુઠ્ઠી ભરી રાખી ખોલે જ નહીં મુઠ્ઠી એક તો પેલા એક મુઠ્ઠી ઉપર એમને પ્રયોગ કર્યો કે ચાલ આ મુઠ્ઠી આપણે ખોલીએ પછી માનમાંની મુઠ્ઠી ખોલી તો કંઈ ના મળ્યું તો કે આ હાથમાં છે બાપા એકદમ હશે કે હાથમાં તો નહીં આ હાથમાં હશે ને તો આ હાથ પછી ખોલ્યો આ હાથ રજૂ કર્યો એ મુઠ્ઠીમાં પણ વિશ્વરાજ સ્વામી પ્રયત્ન કર્યો એ હાથમાં પણ નહીં અને વિશ્વરાજ સ્વામી એકદમ હસી પડ્યા કે સ્વામી તમે ક્યાં મૂક્યા દાંત નખ મને આપો એમને ખબર પણ નહીં કે જ્યારે વિશ્વેશ્વરને થોડું કામ સેજ ધ્યાન ગયું હતું બાપાએ તરત એ નખ લઈ અને પોતે જાતે જ ફેંકવા આમ બાજુ મૂકી દીધા હતા એમ આવી રીતે સંતોને પણ ત્યાં રમાડ્યા છે સ્વામી બાપા આ જ પ્રસંગ સ્વામી બાપાએ 2001 ફરી યાદ કરાવેલો વિશ્વ સ્વામી જ્યારે બાપા આગળ આવ્યા અને બાપા એ જ વખતે નખ કાપતા હતા ત્યારે બાપાએ આ લગભગ જો 1979 અને 2001 22 જૂનો પ્રસંગ બાપા યાદ કરાવ્યો કે યાદ છે કે નેપાલમાં તું નખ લેવા આવ્યો હતો એ બાપાને પણ ત્યાં યાદ હતું સાંઈ બાપા આવી રીતે નાની નાની રમત તો કરે છે પણ મોટી મોટી રમતમાં પણ આપણી સાથે ભળી જાય છે કેટલાય આપણે પ્રસંગો જોયા છે દર્શન પણ કર્યા છે કે સાંઈ બાપા પોતે સ્પોર્ટ્સમાં પણ આપણી સાથે ભાગીદારી કરે છે એટલે કે આપણી સાથે એ જોડાઈ જાય છે સાંઈ બાપા ત્યાં સ્પોર્ટ્સમાં કેટલી બધી જગ્યાએ સ્પોર્ટ્સ રમ્યા છે 90 બાપા ત્યાં ઇંગ્લેન્ડ હતા અને એ વખતે બધા કિશોરો સાથે ત્યાં જલજીનો જુદો ઉત્સવ કરેલો એક સ્પેશિયલ ફાર્મ હાઉસમાં બાપાનો એક કાર્યક્રમ ત્યાં હતો અને ત્યાં બાપાએ બધી જ જલક્રીડા તો કરી છોકરાઓ સાથે પણ ત્યાં પેલા ફાર્મ હાઉસમાં એક ગેમ્સ રૂમ હતી સ્નૂકરની હતી આપણે જે બિલિયર્ડ છે ને એનો જે ઇંગ્લેન્ડમાં એક નાની બીજી ગેમ આવે છે સ્નૂકર તો બાપાએ એ સ્નૂકરની ગેમ પણ કિશોર સાથે રમી અને એના પણ દર્શનમાં બધાને ત્યાં થયા ક્યારેક પછી એ પછીનો પ્રસંગ એવો પણ બને છે આપણે મુકેશભાઈ પબારીનું ઘર આપણે જે વાત કરી હતી બાપાએ વેલિંગપુરથી જતા એમનું ઘર એમનો રસ્તો આખો એમને જાણતા હતા એ રસ્તામાં એમના ફાર્મ હાઉસમાં બાપા સાથે જે શિબિર થઈ હતી બહુ જ ઐતિહાસિક શિબિર હતી નાનું અમથું ત્યાં માર્કી કરીને મોટા મોટા કાર્યક્રમો માટે જ હતી એ વખતે લાભ મળી ગયો હતો બાપા સાથે જે પ્રશ્નો હતા એ વખતે કેપી સ્વામી ભેગા હતા 90 પ્રસંગ છે અને વચ્ચે વચ્ચે બાપા થોડોક ઉપદેશ આપતા જાય પછી વચ્ચે વચ્ચે કેપી સ્વામી અને ડીસી અને અરુણકુમાર ને બધા વચ્ચે થોડી ગમત કરતા જાય અને એ વખતે બધી પ્રશ્નોત્તરી પણ કેવી થઈ કે બાપા અત્યારે અક્ષરધામમાં મહારાજ શું કરતા હશે અથવા તો અક્ષરધામમાં કેવી ભાષા બોલાય છે અથવા તો ગુનાધ્યાન સ્વામીની કઈ મુદ્રા હશે અત્યારે એવી બધી બધી ગમતની બધી વાતો ત્યાં બાપા કરતા હતા પછી ત્યાં તો રાસ પણ લેવાયો સ્વામી વચ્ચે ઉભા રહ્યા બેસી રહ્યા સોફામાં અને બધા જ યુવકો બાપાની ફરતે ફરતે ગરબો લીધો અને રાસ પણ લીધો એના પછીના કાર્યક્રમમાં બધા યુવકો સ્પોર્ટ્સમાં જોડાઈ ગયા બાપા એકે એક સ્પોર્ટ્સમાં સાથે રમ્યા બેસબોલ હતું ફૂટબોલ હતું પછી ક્રિકેટ હતું દરેકે દરેક સ્પોર્ટ્સમાં 94 બાપા જઈને પકોનો શિબિરમાં ત્યાં યુવકો સાથે હતા અને ત્યાં તો બાપા બેસબોલ સાથે બેસબોલ રમતા હતા અને એ વખતે બેસબોલ રમવામાં થોડુંક એમને હાથ ખેંચાઈ ગયો તો ફ્રોઝન શોલ્ડર પણ થઈ ગયું હતું એ 94 પ્રસંગ એ સિવાય પણ સ્વામી બાપા 90 બીજો પ્રસંગ એક રહી ગયો બાપા આવી સ્પોર્ટ્સમાં તો પોતે હાજર થઈ શકે છે પણ પોતે રમે છે ક્યારેક બીજાને પણ પ્રોત્સાહિત કરે છે ત્યાં 90માં સ્પોર્ટ્સ ડેમાં એક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું સ્પેશિયલ સ્ટેડિયમ આપણે ગોઠવેલો અને બધા જ યુવકો કિશોરો બાળકો બાપા સાથે બાપાની હાજરીમાં આવો કાર્યક્રમ કરેલો પછી છેલ્લે તો જ્યાં ઇનામ વિતરણ બધું થયું ત્યારે તો પછી બાપાને બધા સંતોની ઈચ્છા હતી કે આપણે સંતોને પણ રમાડીએ એટલે 100 મીટર દોડ થઈ આખી. એમાં મોટા મોટા ઠીમે ઠીમ બધા પાછા કેપી સ્વામી ને રોડા સ્વામી ને બધા જાત જાત માંથી ભેગા થયા. અને 100 મીટરની દોડ બાપાની હાજરીમાં કરવામાં આવી. અને એમાં તો રોડા સ્વામી બહુ કેફ હતો કે હું તો અમે એથ્લેટિક કહેવાય સ્પોર્ટી કહો, એટલે બાપાને તો કે જો હું જ પહેલો નંબર આવવાનો છું મારો. એટલે એ 100 મીટરની દોડમાં આમાં હતું શું કે 100 મીટરની દોડ આખી જે ટ્રેક આવે ને રેસલ પેલી સ્ટેડિયમ જેવું જ હતું. આ બાજુ શરૂ થાય બધા હરિભક્ત આ બાજુ બે સાઈડમાં ઊભા રહી ગયા હતા, આ બાજુ સ્વામીને સિંહાસન રાખ્યું હતું, અને જે 100 મીટર જયારે પૂરું થાય આ બાજુ પૂરું થાય. રોડા સ્વામી બધા દોડા તો માંડ્યા, પણ રોડા સ્વામી ખબર કંઈક શું વાગી ગયું શું થઈ ગયું એમને, એ પોતે પડી ગયા. અને પણ એ બહુ સારું એવું છોલાઈ ગયું હતું. પણ કેપી સ્વામી એ દોડતા બધાને એવું જોયું કે કેપી સ્વામી દોડાવશે તો કેવું એમ દ્રશ્ય હશે, અને જાડા બધા શરીર પોતે. પણ દોડતા દોડતા દોડતા બધાને એવું જ કે 100 મીટર દોડ પૂરી કરવાની છે. પણ કેપી સ્વામી એટલા બધા હોશિયાર કે વચ્ચે વચ્ચે પપ્પા જે 40 કે 50 મીટર જે માર્ક આવે એ ત્યાં આમ મરતા જતા જતા તરત આમ મળી ગયા અને બાપાના ચરણમાં પોતે માથું એમ ઝુકાવી દીધું. અને બાપા પછી બોલી ગયા કે જ્યાં પહોંચવાનું તમે ત્યાં પહોંચી ગયા. 100 મીટરની દોડ ક્યાંક ત્યાં નથી પૂરી થતી, 1000 જન્મ જન્મની દોડ અહીંયા પૂરી થાય છે. બાપા કે તમે જ્યાં પહોંચવાનું હતું એ ત્યાં પહોંચી ગયા, અને બધા ત્યાં ઇનામ પણ આપ્યા સંતોને, પણ ત્યાં પછી આશીર્વાદ આપ્યા. પછી બાપા રોડા સમય જોવા ગયા કે બહુ કેફમાં હતા ને કે જીતી જાય કે ક્યાં ગયો શું થયું. પછી ત્યાં બધું પાટેપીની પણ એમને કરવું પડી હતી. ત્યાં સ્વામી બાપા 84ની સાલમાં ના 2003ની સાલમાં 11 વર્ષે જ બાપા દિલ્હી જતા જતા આબુ પધારેલા છાત્રાલયમાં, અને એના પણ આપણે કેટલાક દ્રશ્ય જોયા હશે. નાના નાના બાળકો શિશુઓ સાથે બાબા બેડમિન્ટન રમ્યા, વોલીબોલ રમ્યા, ક્રિકેટ રમ્યા એકદમ હળવે હળવે, પણ એ લોકોની ગેમમાં બાપા તરત ભળી ગયા. 84ની સાલમાં બાબા પોતે પરદેશમાં હતા, અને એ વખતે શિકાગોમાં આ બધા નેશનલ કન્વેન્શનની આખું આયોજન હતું શિબિર. એમાં બધી મુખપાટની બીજી સ્પર્ધાઓ તો બધી હતી, પણ ભેગી ભેગી આ બધી જુદી જુદી પણ હરીફાઈઓ હતી સ્પોર્ટ્સની. એમાં ખાસ બાસ્કેટબોલ, અમેરિકાના કિશોરો તમે બાસ્કેટબોલની વાત કરો એટલે રાત દિવસ જોયા વગર એ લોકો બાસ્કેટબોલમાં રમી જામી પડે. જેમ આપણે ક્રિકેટ હોય ગમે તે ઉનાળો હોય ઉપવાસ હોય, પણ ક્રિકેટ આવે બધું દેહનું ભાન ભૂલી જવાય, એમ બાસ્કેટબોલ ત્યાં અમેરિકા માટે એમ ક્રેઝ છે. એટલે નાનો ગમે તેવો છોકરો હોય તો પણ એની બાસ્કેટબોલ રમતા આવડતું જ હોય. હવે એ સ્પર્ધામાં બાપાને ખાસ બોલાવવામાં આવ્યા. એ વખતે સેમિફાઇનલ ચાલતી હતી શિકાગો અને ટેક્સસની. એ આખી સેમિફાઇનલની મેચમાં બાપા પોતે હાજર રહ્યા, આખી મેચ એ લોકો જોઈ. પછી બધા કિશોરથી રહેવાય નહીં કે બાપા તમે પણ હવે બોલ નાખો, બાસ્કેટબોલ તો ગેમ જોઈ છે ને, પેલું મોટું ઓછું બાસ્કેટ જેવું આવે અને પછી એમાં પેલી રિંગ જેવું આવે અને મોટો બોલ હોય આમ બહુ ખાસું ઊંચું હોય 14-17 ફૂટ ઊંચું હોય, અને અહીંયા બેઠા બેઠા આપણે બોલ એ પેલા બાસ્કેટમાંથી રિંગમાંથી આપણે પસાર કરવાની. એટલે છોકરાઓ આંબો ઉઘરું આપણાથી તો થાય જ નહીં, એ લોકો જે પ્રેક્ટિસ કરતા એ લોકોને માન માન થતું હોય. એટલે બાપાએ હાથમાં બાપાને હાથમાં બોલ આપ્યો, બધા કિશન બહુ આગ્રહ સ્વામી કે ના ના આપણે આવો ના ફાવે ને આપણે ક્યારેય કર્યું ના હોય ને, બાપા એકદમ સંકોચ પામતા હતા. મેં કે ના તમે કરો જ આમ ગમે તેમ કરો. બાપાએ પછી આમ જે સ્ટાઇલ હોય ને એક્ઝેક્ટ સ્ટાઇલ આમ 3 વાર આમ નીચે આમ બોલ બાઉન્સ કરાવ્યો પહેલાં, અને બાપાએ જે એક્શન આમ એમ લીધો અને બધા જ આમ તાકીને જોયે કે સ્વામી શું કરશે શું કરશે. આમ તો કોઈને આશા જ નથી કે આવી રીતે જાય, કારણ કે આપણાથી ના જતો હોય આપણે આટલી વાર ટીવીમાં જોયું હોય આપણે પોતે રમ્યા હોય. અને બાપાના બધાના આમ શ્વાસ ઊંચા થઈ ગયા હતા. અને બાપા જ પહેલા જ ધડાકે આમ જે જાય છે ને બધાના મોઢા જો ના આમ થઈ ગયા આમ, અને પહેલા જ ધડાકામાં આખો બોલ સીધો રિંગમાંથી એકદમ સ્વીટલી જે પસાર થઈ ગયો, અને આખું ત્યાં જે બધા જીમ હતી બધા છોકરા ઓ થઈ ગયો, આમ ચિચારી બોલાવીને એટલો બધો આમ જય જયકાર થઈ ગયો. આમાંથી બધા નિશ્ચય થઈ ગયો કે આ પ્રમુખ સાહેબ મારા જ ગુરુ છે. બાકી ત્યાં તમે ગમલી કથા વાર્તા કરો ને ઉપનિષદની વાતો કરો ને વચરામણી તમે પારાયણ કરો એમાંથી કંઈ સિદ્ધ ના થાય, પણ પ્રમુખ સાહેબ મહારાજ સર્વોપરી બસ પૂરું થઈ ગયું. કેમ? કારણ કે પ્રમુખ સાહેબ મને બાસ્કેટબોલ રમતા આવડે છે. જેમ મહારાજ કાઠિયો દરબાર સાથે જે રમતા ઘોડા ખેલતા અને જે બધી વાડીમાં બધા જે રમતા, બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ મહારાજ સર્વોપરી કારણ કે એમને ઘોડા ખેલતા આવડે છે. એમ પ્રમુખ સાહેબ મહારાજ પણ સર્વોપરી ગુરુ કારણ કે એમને બાસ્કેટબોલ રમતા આવડે છે, બીજું કંઈ એમને ત્યાં જોતું નથી. મહારાજે આ જ કર્યું, સ્વામી પણ એ જ કરે છે, કિશોરો સાથે બાળકો સાથે યુવકો સાથે જેમ એ લોકોને સમજાય એવી રીતે પોતે વર્તી ગયા. લલપતરામ કંઈ બીજું પણ કહે છે, જે સમજે જે રીતથી તેને સમજાવીએ તેમ, બેરો સમજે શાનમાં તો કરી લવારો કેમ. જે માણસ બેરો જ હોય એને કે તમે ગમે તમારે લાંબુ ભાષણ કરો ને, ગુજરાતીમાં બોલો ને હિન્દીમાં બોલો સંસ્કૃતમાં બોલો ઇંગ્લિશમાં બોલો, હું મચવાનો છે બેરો જ છે. બેરો સમજે શાનમાં તો કરે લવારો કેમ. એમ આપણે માટે જે રીતે સમજાય, બાળક સમજે, બાળક આગળ બોલીએ તો બનીએ બાળક રૂપ, ભાવ તાતા ભાવ બોલે ભલે હોય ભણેલા ભૂપ. મોટા મોટા કંઈક બોલો ઇતિહાસ સાહિત્યકાર હોય, મોટો કંઈક સાયન્ટિસ્ટ હોય, પણ જ્યારે પોતાના બાળક સાથે પોતાના પૌત્ર સાથે રમવા માટે આવે ત્યારે કેવી રીતે બોલે? એની રીતે જે બોલે ને, કદાચ આઈન્સ્ટાઈન આવે ને પોતાના પૌત્ર સાથે વાત કરવાનો હોય તો ત્યાં પછી ઈ કોઝ એમસી સ્ક્વેરની વાત ના કરે. એ તો એને જેમ પોતાના પૌત્રને જેમ સમજાય એ કાલું ગાલું ત્યાં જ બને ને. તાતા જો મતોલી જાય ને તીલી જાય ને ત્યાં જ એવી જ ભાષા વાપરે. ભલે પછી મોટા મોટા સાયન્ટિસ્ટ હોય એમ સંતો ઘણી વાત કરતા હોય છે કે કદાચ કંઈક ગુજરાત યુનિવર્સિટીનો મોટો સાહિત્યકાર હોય, સાહિત્ય ડિપાર્ટમેન્ટનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, અને એ જ્યારે પોતે ઘરે આવે અને એને ભૂખ લાગી હોય ત્યારે પછી એવું કે પોતાની ઘર ધનપત્નીને કે હે મમ અર્ધાંગણી, તું મને પરિપક્વ પોલિકાનો પ્રદાન કરવા માટે યોગ્ય થાઓ. સમજ્યા તમે? આમાં કંઈ પરિપક્વ હશો ને પોલિકા હશો ને હું બકે છે એવું થાય ને. એટલે કે મને ભૂખ લાગી તું રોટલી આપ ને. ઘરવાળો શું કે તમે સાહિત્યના પ્રોફેસર ખરા પણ કોલેજમાં તમારે ઘરમાં આવું તો સાહિત્ય મૂકીને આવું, તમારે અમારી આગળ સીધી રીતે વાત કરો નહીં તો ખાવાનું મળશે. એમ જ્યારે સામેવાળાને જે રીતે સમજાય એવી રીતે વાત કરવી પડે, જે સમજે જે રીતથી તેને સમજાવીએ. તેમ સ્વામીજી સમજે કે આ યુવકો છે, આ કિશોરો છે, બાળકો છે, એ લોકોને કેવી રીતે સમજે, એ લોકોને કેવી રીતે હેટ થાય છે? સ્વામી આપણી પ્રત્યેક ક્રિયા આના માટે જ હોય છે, આપણે હેટ થાય, આત્મબુદ્ધિ થાય, સુવર્ણ થાય. એટ સ્વામીશ્રી પણ આપણા માટે એવી રીતે વર્તે છે. આ કેટલીક સ્પોર્ટ્સની વાત થઈ, એમાં સ્વામી આપણી સ્વિમિંગની પણ ક્રીડાઓ બધી બહુ જબરજસ્ત છે. સ્પોર્ટ્સમાં પણ સ્વિમિંગ આવી જાય ને. 90ની સાલમાં બાપા સાથે બધા આખું લંડનનું યુવક મંડળ સ્વિમિંગ કરવા ગયું હતું. ત્યાં એક બહુ મોટું વોટર રિઝોર્ટ છે ફેન્ટસીઝ કરીને, ફેન્ટસીઝ દરિયાઓ બધા આમ સ્લેશ છે, પણ બાપા સાથે આખું એ આખું રિઝોર્ટ એ હાયર કરી અને બધા જ સંતો અને બધા યુવકો અને બાપા સહિત ત્યાં બધી સ્લાઇડ આવે ને પેલું આમ વોટરફોલ આવે ને જાતની બધી રમતો. બાપા ત્યાં ઠાકોરજી સાથે ત્યાં નાના કુંડમાં પણ રહ્યા, સ્નાન કર્યું, ઠાકોરજીને પણ સ્નાન કર્યું, ધૂન પણ કરી અને બધાને સંતોને પણ કીધું કે ત્યાં તમે જાઓ રમો અને ઘરો અને ફરો. અને બાપાએ ત્યાં યુવકોને બહુ સ્મૃતિ આપી. ત્યારે તો સ્વામી બાપા જ્યારે પોતે સ્નાન કરતા અને સ્વિમિંગ પૂલમાં પડતા ત્યારે તો અઢળક બધી સ્મૃતિઓ બધી યુવકો અને કિશોરને સંતોને પણ આપતા. અક્ષયપુરુષ સ્વામી છે અમદાવાદમાં, જે પૂજારી સેવા ઘણા વર્ષોથી પોતે કરતા હતા, એમનો પોતાનો પ્રસંગ બધા ઘણા બધા યાદ કરાવે છે કે 77 અને 78ની સામે બાપા સાથે જ્યારે પરદેશમાં હતા ત્યારે તો કેટલા એવા પ્રસંગ બની ગયા કે સ્વામી બાપા પોતે સ્વિમિંગ કરવા માટે સાથે આવ્યા હોય. ત્યાં હેલ્યોક નામનું એક શહેર છે અમેરિકામાં, ત્યાં કિરણભાઈ આપણા હરિભક્તોનું ઘર છે, એમનો મોટો સ્વિમિંગ પૂલ, વિશાળ એમનું ઘર. એ સ્વિમિંગ પૂલમાં બધા સંતોની ઈચ્છા કે બાપા સાથે ત્યાં આપણે સ્નાન લીલા આપણે બધી કરીએ. સ્વામી બાબા ત્યાં પધાર્યા અને અંદર ઠાકોરજીને પેલા નવડાવ્યા. પેલા તો શીછે પાણીમાં હતા, પછી સ્વામી બાબા ઊંડા ઉતર્યા અને જેવા ઊંડા ઉતર્યા એટલે બધા સંતો ટપ ટપ બધા અંદર પાણીમાં પડવા માંડ્યા. અને બાપા તો બહુ સારા તરવૈયા છે, નાનપણથી એમને તો બહુ સારું ફાવે છે. બાપા થોડાક શીછે પાણીમાં હતા અને એમને ખ્યાલ ના રહ્યો, પગ થોડાક પોડા હતા, એટલે અક્ષયપુરુષ સ્વામી બાપાના અંદર થોડુંક અંડરગ્રાઉન્ડ અંડર વોટર જઈ અને બાપાના બે પગમાંથી આમ વચ્ચે ઘૂસી ગયા, આમ પસાર થઈ ગયા. બાપાને ખબર પડે કે આ શું આવી ગયું, આ માછલી જેવું. હવે એકદમ આમ આમ થોડોક સરપ્રાઈઝ થઈ ગયા. આવું એક બે વાર થયું એટલે પછી બાપાએ કીધું કે હવે આવો ફરી વાર, અને ફરી વાર આવું ને કીધું, પણ એ જ વખતે બાપાએ પગ બંધ કરી નાખ્યા એટલે અક્ષયપુરુષ સ્વામીનો માર્ગ બંધ થઈ ગયો. પણ અક્ષયપુરુષ સ્વામીને એટલા ચકોર, એમને શું કર્યું, બાપાના બે ચણાવીને લઈ પોતાને માથે મૂકી અને એકદમ બાપાને જ રિસ્સલ આમ પોતાના માથાથી ઉપર આમ કરી અને એમના ફોર્સથી બાપાને એકદમ કૂદકો મરાયો અને બાપા ગુલાટ ખાઈ આમ સમોસલ કહીને પાછા પાણીમાં પડી ગયા. અને બાપાને એટલી મજા પડી ગઈ કે ફરી વાર કર, એમ કરીને સ્વામી બાપાએ 3-4 વાગે ગુલાટ ખાધી અને આમાં અક્ષયપુરુષ સ્વામીના હાથે. અને ત્યાં આમ સાવ નાના બાળક હોય એવી રીતે પોતે કરતા બાપા. ઇવન પછી પણ ત્યાં પરમાનંદ કાકાના ઘરે ત્યાં ઉતારો હતો, ત્યાં 90 એમને 2 કરોડ રૂપિયાનું એમને સ્વિમિંગ પૂલ બનાવેલું. પરમાનંદ કાકાએ પોતાને સ્વિમિંગ કરતા આવડતું નથી પાછું, પણ જર્મની સ્પેશિયલ એન્જિનિયર્સ આવ્યા હતા અને એમને 2 કરોડ રૂપિયાનું એક સ્વિમિંગ પૂલ કરેલું કે સ્વામી એકવાર આવે મારા ઘરે અને બસ સ્નાન કરે સંતો સાથે. સ્વામી ઈચ્છા બહુ ઓછી હતી પણ પરમાનંદ કાકાનો આગ્રહ એટલે પછી બાપા કમને પણ ત્યાં પધાર્યા. પણ પધાર્યા પાણી જોઈને પછી બાપાનું મન લલચાઈ ગયું. પછી તો ફૂલ ફ્લેજમાં પછી બાપા ત્યાં લીલાબરી કરી, બાપાએ ડાઇવિંગ પણ કર્યું અને સોમરસોલ સહિત આમ પેલા એજ ઉપરથી સ્પ્રિંગ બોર્ડ હોય ડાઇવિંગ બોર્ડ એમ જ બાપા વ્યવસ્થિત આમ થોડુંક સ્પ્રિંગ મારી કૂદકો મારી અને સમરસોલ સાથે પોતે બાપા ડાઇવ મારે છે. ક્યારેક હાફ સમસર હોય, ક્યારેક ફૂલ સમસર હોય, એવા પણ દર્શન સંતોએ ઘણી વાર કર્યા છે. એકવાર પછી આ તો અમેરિકાની વાત થઈ, પછી અક્ષપુરુષ સ્વામી સાથે જ પોતે મુંબાસા પધાર્યા. હવે સંતો બધા ભેગા હતા અને બંબુરી બીચ બહુ જ સુંદર, આખો વ્હાઇટ સેન્ડનો આખો બીચ છે, અને ત્યાં દરિયા સ્નાન કરવા માટે સંતોને બધા આખો સંઘ ત્યાં પહોંચ્યો. પાણીમાં જ બાપાએ સર્કલ કર્યું, આમ આખો રાસની પેલી કુંડળી હોય ને એવી રીતે બાપાએ આખું રાસનું આમ સર્કલ કર્યું. પણ બાપા છે ને અક્ષપુરુષ સ્વામી સાથે સમજી ગયા. બાપા કહે કે તું દૂર જતો રહે, તો હું ઈશારો કરું ત્યારે તું આવજે નજીક, અત્યારે તું સર્કલમાં ના આવતો. એટલે એપી સ્વામી દૂર જતા રહ્યા અને બાપા એક સર્કલમાં હતા અને પછી ઈશારો કર્યો. એટલે લોકોને ખ્યાલ નહીં કે આ એપી સ્વામી દૂર છે. એપી સ્વામી દરતા તરતા તરતા આખું સર્કલનો જે વચનનો ભાગ હોય એ વિંદી અને સ્વામી બાપાના નીચે પગમાં આવી ગયા. એ જ રીતે ફરી પાછું બાપાને કૂદકો મરાવ્યો. બધા પેલો વેલ માછલી પેલી આવે ને આમ ઉછળીને પાછી આમ પાણીમાં જાય, એ રીતે બાપા આખા ઊંધા ઉછળી અને પાછા પાણીમાં પડી ગયા. બધા સંતો જોયા કરે કે આ શું થયું બાપાને. પછી ખબર પડે કે નીચેથી એપી સ્વામી આખો આ રીતે આમ કૂદકો મરાવ્યો છે. એમ કરતા કરતા સ્વામી બાપા બે ત્રણ વાર આવી રીતે કૂદકા ત્યાં મરાવ્યા. પછી બાપા કે ચાલો આપણે સ્પર્ધા કરીએ કે પાણીમાં કોણ વધારે રહી શકે છે. એટલે બાપાએ ત્યાં પછી નાક બંધ કરી જ્ઞાનપીઠ સ્વામીને જજ તરીકે રાખ્યા કે તમે નિર્ણાયક કે તમારે ગણો કે કોણ વધારે પાણીમાં નીચે રહી શકે છે. એમ કરતા કરતા પછી બે જણા ભેગા થઈ ગયા. બાપાએ નાક બંધ કર્યું ને એપી સાહેબ નાક બંધ કર્યું કે રેડી એમ કહીને નીચે ઉતરી ગયા. પણ પછી બાપાથી બહુ રહેવાયું ને, બાપા ઊંચા આવી ગયા એટલે એપી સાહેબને બહુ ઘણી વાર લાગી. અને એપી સ્વામી બહાર આવ્યા કે હો એપી તને તો બહુ ફાવે છે પાણીમાં રહેતા, એમ કહીને પણ ત્યાં એમને સ્મૃતિ આપી. આવો જ બીજો એક પ્રસંગ આ ડૂબ જે સ્પર્ધાનો ત્યાં ભાદરામાં થયેલો. નીલકંઠ બાપાનો બહુ લાડીલો બાળક હતો. બાપા કહે કે આપણે પણ ભાદરામાં ત્યાં સ્નાન કરવા માટે ગયા. બાપા પેલા બાળકને કહે છે આપણે સ્પર્ધા કરીએ ચાલ કે પાણીમાં કોણ વધારે રહી શકે. એટલે આ વખતે બાપાએ છે ને યુક્તિ કરી, ચીટિંગ કર્યું બાપાએ થોડુંક. પેલા નીલકંઠને કહે ચાલો આપણે બરાબર નાક બંધ કર નાખ, હવે આપણે નીચે ઉતરે, હવે જે છેલ્લો બહાર આવે ને એ વિજેતા, કારણ કે એને વધારે રહેવું હોય ને પાણીમાં. એટલે બે જણા નીચે ઉતરી ગયા. બાપાને ખબર કે નીલકંઠ જ ઉતરી ગયો, બાપા ત્યાં બહાર આવી ગયા અને શ્વાસ બરાબર લઈ લીધો અને પછી શ્વાસ ભરીને પાછા અંદર નીચે ઉતરી ગયા. કદાચ નીલકંઠ બહાર આવે તો નીલકંઠ બહાર આવ્યો. હવે આ ગુરુ તો શિષ્ય પણ એનાથી પણ સવાય જ હોય. એટલે એને ખ્યાલ આવ્યો કે બાપાજી નીચે છે કે એને બીજો શ્વાસ લઈને પાછી નીચે ઉતરી ગયો. એમ કહીને પછી બાપા બહાર કે આ મારો વાલો હજી નીચે છે. બાપાએ શ્વાસ લીધે પાછી નીચે ઉતરી ગયા. બે ત્રણ વાર નાયણ સ્વામી પ્રસંગ ઘણી વાર કહે છે બે ત્રણ ઊંચાની બધા સંતો જોયા કરે કે આ બે એકબીજાને ઠગે છે. પછી તો બાપા કે ચાલો હવે આપણે શિષ્યને આપણે જીત અપાવીએ. મને ખબર પડી ગઈ કે આ એકબીજા ચીટિંગ, આટલો તો રહેવાય જ નહીં. પણ કોઈ કોઈ બોલે નહીં કે તું ચીટિંગ, હું પણ ચીટિંગ જ કરું છું. તો અંદર અંદર પછી આવી રીતે ત્યાં ગમત ચાલી. ત્યાં આવી જ રીતે મહુવામાં પણ હિતેશ નામના બાળક સાથે બાપાએ ત્યાં જ્યાં ડૂબકી મારીને ત્યાં ડૂબકીના દાવ પણ બાપા ત્યાં બાળક સાથે કરેલા. અયોધ્યામાં પણ ત્યાં સરયુ ગંગામાં પછી અલ્હાબાદમાં પણ બાપાએ ત્યાં સંતો પાસે પિરામિડ કરાવડાવ્યું, પિરામિડ પાણીમાં. અને બાપા ખાલી જોયે એવું નહીં, ક્યારેક તો સંતો પેલા કરતા નગર યાત્રા બાપા એમ જોયા કરે. પણ પાણીમાં પિરામિડ સંતોએ કર્યું અને એમાં ટોપ ટોચ ઉપર બાપા પોતે ચડી ગયા. વિચાર કરો, ત્રણ ચાર લેવાનું પિરામિડ હોય અને પાણીમાં પાછું ને ફોર્સ આવતો હોય, આમે સ્થિર એવું અઘરું પડતું હોય છે. પણ એમાં ટોચ બાપા કેટલું આમ શરીર એજાઇલ હશે, કેટલું આમ પોતે ફિટ હશે, છેટ ઉપર પહોંચી ગયા અને આમ જય બોલાય જય સ્વામિનારાયણ કહીને સાથ કરીને બાપા ઉપરથી પછી કૂદકો માર્યા આમ પાણીમાં. એવી ત્રણ ચાર વાર એક તો આ સરયુ ગંગામાં અને એક અલ્હાબાદમાં બે જગ્યાએ સ્વામી બાપા આવી હતી સ્મૃતિ આપેલી. જૂના સંતો યાદ કરે છે કે 87 સાલમાં જ્યારે ત્યાં ઉત્તરાખંડ યાત્રામાં હતા અને એ વખતે હરદ્વાર જે હરકી પેઢી છે ત્યાં બધા સંતો સ્નાન કરતા હતા. પહેલાં બાપા ત્યાં ઉતર્યા, પછી ઠાકોરજીને સ્નાન કરાવ્યું, પછી ધૂન કરાવડાવી બધા જ હરિભક્ત સંતોના દેશકાળ માટે, સ્વાસ્થ્ય માટે. અને પછી એ વખતે 300 સંતોનો સંઘ હતો અને પાણી જોયું બધાએ, રેવાયું તો નહીં જ. એટલે બાજુમાં બધા જ સંતો એકદમ ફૂલ ફોર્સમાં પાણી જતું હતું. ગંગાનો પ્રવાહ એટલે જબરજસ્ત ફોર્સ હોય આખો. બધા સંતો આમ બાજુમાં પુલ પણ હતો, પુલમાંથી બધા કૂદકો મારી મારી સંતો અને એ પ્રવાહમાંથી પસાર થાય બાપા ત્યાં બાજુમાં ઊભા હતા. અને જ્યારે સંતો પસાર થાય એટલે બાપા ત્યાં આમ આશીર્વાદ ટપલી આપતા જાય અને ધક્કો સહેજ મારતા જાય. બધા સંતો એમ આશીર્વાદ ઝીલતા ઝીલતા આગળ પોતે પહોંચતા જાય, બધા આગળ જાય પાછા નીકળીને પાછા આવે. આમ બાપાને જેટલા આશીર્વાદ મળે એટલું સારું. પછી એમાં યોગીચંદ સ્વામી આવ્યા અને યોગીચંદ સ્વામી બાપાને બધા બરાબર પાસમાંથી જ નજીકમાંથી પસાર થયા અને બાપાએ ધક્કો નહીં, બાપા એમના ઉપર જ ચડી ગયા. યોગીજન સ્વામી ઉપર ચડી ગયા અને એમના ટેકવે એમના આમ શરીરે બે જણા ઉપરા ઉપડી એ પાણીમાં તરવા માંડ્યા. કેવું દર્શ્ય સાખું. બાપા એવી રીતે યોગીજન સ્વામી સાથે પણ તેવી સ્મૃતિ કરેલી. આવા તો સંતો સાધને પણ બીજા ઘણા પ્રસંગો છે કે સાંઈ બાપાએ આવી સંતો સાથે હળવાશમાં કેવી બધી પડો બધી કાઢી હોય. આ તો સ્પોર્ટ્સની વાત થઈ, પણ સાંઈ બાપાને એવું કંઈ નિમિત્તની જરૂર નથી પડતી કે પાણી હોય કે ગેમ્સ હોય ત્યારે જ આપણે રમત કરીએ ગમત કરીએ. બાપાને તો ગમે ત્યારે ગમત સૂજે. અને એવું તો કેટલા બધા પ્રસંગો બન્યા છે કે સ્વામી આમ નિમિત્ત કાઢીને પણ આવી રીતે પ્રસંગ નિમિત્ત ના હોય તો પણ નિમિત્ત ઊભું કરીને પણ બાપા ગમત. બાપાએ ત્યાં વેગસાગર સ્વામીથી રેસ લગાવી. વેગસાગર સ્વામી અને બાપા બેની રેસ લાગી કે તમે હવે કોણ આગળ જીતી શકે છે. એમ સ્વિમિંગ રેસ પણ ત્યાં ચાલી. મહેશ માંજામાં બાપા મહેન્દ્રભાઈના ઘરે હતા. એ વખતે પણ બાપાએ પીજે સ્વામી સાથે પકડદાવ નાખી રમત રમેલી. પકડદાવ કે કોણ એકબીજાને પકડી શકે છે. આપણે ત્યાં આપણે નિર્મલસિંહ રાણાનું એક પેલું ફાર્મ હતું વોટર પાર્ક જેવું, એમની ત્યાં પેલી બોટ હતી. હા, વડાગામ, વડાગામ ત્યાં પણ બાપા ઈશ્વરચરણ સ્વામી ડૉક્ટર સ્વામી બધા મોટેરા સંતો અને એ વખતે પેલી બોટની બધી રાઈડ હતી. એમાં બાપા બેઠા અને સંતો સાથે બને સ્મૃતિ આપીને એકવાર એક બોટ તો પડી પણ ગઈ. બાપા પોતે પડી ગયા, આખી બોટ આમ ઓથલો મારી લીધો. બાપા સીધા પાણીમાં, ઈશ્વર સ્વામી પાણીમાં, કેટલા બધા સદગુરુ સંતો પાણીમાં. બધાને થયું કે બાપાનો આમ જીવ ઊંચો થયો કે બાપા શું કરશે. બાપા પછી ઉપર આવ્યા જ નહીં તરત. બાપા અંડર વોટર તરી અને છેક કિનારે બહાર આવ્યા. બાપા પણ હોશિયાર કે કદાચ તરત માથું ઊંચું કરે તો કંઈક વાગી ભાગી જાય તો મોટર ચાલુ હોય. એટલે બાપા આમ દૂર જઈને પાછું ઉપર આવ્યા. એવી રીતે બાપાને ત્યાં સ્મૃતિ આપેલી. ક્યારેક તો આ તો પાણીની બધી રમત છે, પણ બરફમાં બાપા રમત રમ્યા છે. 88 સાલમાં બાપા જ્યારે આલ્પ્સ પધારેલા ત્યાં સ્વિટ્ઝર્લેન્ડમાં, તો ત્યાં સંતો સાથે બાપાએ સ્નો ફાઇટ કરેલી. જ્યાં જે સ્નોમાંથી બધા ટેવાયેલા હોય છે ત્યાં જે બરફ હોય એકદમ મુલાયમ આખો બરફ હોય, એકદમ સોફ્ટ અને સિલ્કી જેવો જ લાગે તમને, આમ પાવડર જેવો જ. તો ત્યાં બધા હરિભક્તો બધા બરફના બધા ઘોડા કરતા હતા અને ઘોડા કરી કરીને સ્વામી બાપાને આપતા હતા. અને સ્વામી બાપા એક પછી એક બધા સંતો પર ફેંકે. આમ ત્યાં આમ હોય બરફ પણ ઠંડી ના લાગે, મજા આવે, એમ ગરમ ગરમ લાગે બધું વાતાવરણ. એટલે બધા સંતો સાથે બાપાએ ત્યાં સ્નો ફાઇટિંગ કરેલી. એક ઉપર એક બધા ઘોડા નાખે, પછી બાપા સંતો સામે નાખે. આમ જે મારાથી આપણે વાત સાંભળતા કે હરિભક્તોને પરમ સાથે પોતે રંગલીલા કરતા અને રંગ છાંટતા રંગ ફેંકતા, બાપા આવી રીતે બરફથી બાપાને ત્યાં બધા રંગ્યા અને ફેંક્યા. પછી એકવાર તો બાપાએ આ તો સ્વિમિંગની રેસ, એ ગાડીની રેસ લગાવી હતી. ભગવચંદ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે હાડેવાથી પોતે પાછા આવતા હતા, એમાં બાપાને ભગવચંદ સ્વામી કેફમાં બોલી ગયા કે અમે પહેલાં પહોંચી જશું. અને પટેલનો કેફ અને આપણે સ્વામી પટેલ જ હતા, એટલે બાપા કે જોઈશું આપણે. અને પછી આમ તો મારે બાપા હું ક્યારેય કરતા નથી, બહુ જ ગાડીમાં તો બહુ પોતે સેફ ચલાવતા હોય છે, કે દોડાવડાવતા હોય છે. પણ આ પટેલને એકવાર બતાવવા માટે બાપા ત્યાં હાડેવાથી ગાડીમાં રેસ લગાવી ભગવચંદ સ્વામી સાથે. એ પણ પોતે સ્મૃતિ કરતા હોય છે. ક્યારેક તો બાપાની જે અમુક જમાણીની લીલા છે એ તો અમુક ખરેખર અદ્ભુત છે. મહારાજને જે પણ કહેતા પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે અદ્ભુતાનંદ સ્વામીને ત્યાં પેટમાં પેલા લાડવાથી મારેલા, એવો જ પ્રસંગ કેપી સ્વામીનો પણ છે. એકવાર કેપી સ્વામીને બધા જમતા હતા, તો ના એ પ્રસંગ જુદો છે, ગયા વર્ષનો પ્રસંગ છે. બાપા જ્યારે ત્યાં જલજીની વખતે આવ્યા અને બાપા સાથે કેપી સ્વામી વિચરણમાં જતા ભેગા ભેગા, અને એ વખતે આમ પહેલા જ દિવસે જે આવ્યા છે અને ગણેશ ચતુર્થીને દિવસ આમ જતો રહ્યો, બાપાએ ફૂલ એક જલજીની એકાદશી માટે જ આવી રહ્યા છે. એ વખતે બાપાએ પ્રસંગ યાદ કર્યો કે અમારી સાથે ગણપતિ સાથે જ ફરે છે, કે ગણપતિ અમારી સાથે જ ફરે છે. અને કે મેં નજર નજર જોયું કે તમે લોકો તો એવું જોયું હશે કે પ્રસંગ બધા બની ગયો હતો વર્ષો પહેલાં કે ગણપતિ દૂધ પી છે, કે અમારા ગણપતિ તો આખું નાખો લાડુ ખાઈ જાય છે. કે મેં મારી નજર સમક્ષ જોયું કે મેં પ્રત્યક્ષ જોયું કે મેં ડૂટીમાં લાડુ નાખ્યો અને લાડુ ચપટ થઈ ગયો. બાપા એ વખતે કેપી સ્વામી ડૂટીમાં આખો નાખો લાડુ એ આમ ખોસી દીધો હતો, કેપી સ્વામી લાડુમાં ડૂટીમાં. ક્યાંક તો બાપા લાડવાથી પણ મારે. પરમપ્રકાશ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે બહુ યુક્તિપૂર્વક બાબા પાસેથી પ્રસાદી લેવા માટે ગયા. પ્રસાદી લેવામાં તો બધા અઢળક પ્રસંગ છે, સિદ્ધેશ્વર સ્વામીના, કેપી સ્વામીના, ભદ્રેશ સ્વામીના, આવા બધા તો બ્રાહ્મણોને બાપા જમાડવામાં જરાય નાનત પડતા. આજે આખી બ્રાહ્મણની જે લિસ્ટ છે સિદ્ધેશ્વર સ્વામીમાં મોખરે ના હોય ને તો પણ સામે ચાલીને પ્રસાદ માગી જ લે, આખી નાખી થાળી માગી લે. એમને પાછું નિયમ છે એટલે એમને તો વધારે જમાડે. કેપી સ્વામી છે, ભદ્રેશ સ્વામી છે, મધુરવર્ધન સ્વામી છે, દિવ્યભૂષણ સ્વામી છે, પરમાનંદ સ્વામી છે, અમુક તો જે બ્રાહ્મણ બધા પાત્રો છે આવા ખાસ અવશ્ય સામે ચાલીને પ્રસાદ આપતો હોય છે. એમાં એકવાર બ્રહ્મપ્રકાશ સ્વામી પ્રસાદી માંગી, બાપાએ ના પડી. બાપાને જ્યારે ના આપવું હોય ને ધરાડ પણ ના આપે. મને યાદ છે 98 બાપા બીમાર હતા ને બાયપાસ વખતે, એટલે જ્યાં જ્યાં જઈને બધી જલેબીની જ રસોઈ છે બધી, મહારાજ જયારે પેલી લીલા કરેલી પેલા બાર જણ જાડિયામાં, મહારાજ કે અમે તમે જલેબી જમાડો તમે સાજા થઈ જાય, તો બાપા જ્યાં જ્યાં જાય ને કોઈ મંદિરમાં જલેબી જ રસો હોય. બાપા જયારે ત્યાં વેસ્ટેસ્ટમાંથી નીકળતા હતા 6 સપ્ટેમ્બર, એ વખતે સાંજે એમનો કાર્યક્રમ હતો ત્યાં વેસ્ટેસ્ટ કાઉન્ટી હોલમાં, બધા ડોક્ટરો સન્માન સભા હતી. એ વખતે બપોરે આ બધા એ ભરતભાઈના ઘરેથી મોટી રસોઈ હતી જલેબીની રસોઈ. બાપાએ કીધું કે હું સામેથી, બાપાએ સામેથી કીધું કે હું જમાડવા માટે આવું છું. એટલે બાપા ઊભા ઊભા જ ત્યાં કિચનનું કાઉન્ટર હતું અને બધાને જલેબી પીરસતા હતા બાપા. એમાં રોડા સ્વામી થોડી ગમત સૂજી, એટલે આપણા જે પત્તર હોય ને સામેના પ્રમાણે આટલા પત્તર હોય, એમના ઘરમાં છે ને પેલી ફ્રૂટ ડીશ માટે એક મોટો બાઉલ જેવું હતું અને વાસનું જ હતું. આપણું જે સંતોનું પત્તર હોય એ જ મટીરિયલ, એ જ આખું ડિઝાઇનનું પણ મોટું આવડું મોટું હતું. એટલે એમને ગમત સૂજી, એટલે એ આખું જે ફ્રૂટ બાઉલ છે એ ખાલી કરી ધોઈ અને પત્તરના રૂપમાં બાપા આગળ ધરે છે. કે બધા બાપા બધા પત્તરમાં જલેબી આપતા હતા, 5-7 5-7, કારણ કે કોઈને 10 આપતા હતા. પણ રોડા સ્વામીને લાલચ કે આપણે વધારે પ્રસાદી મળે, એટલે આ મોટું પત્તર લઈ બાઉલ જ વાટકો જ વાટકો નહીં આમ તબાસરું જ એ લઈ અને રોડા બાપા પાસે આવ્યા અને બાપાએ એક જલેબીને એક ભાગમાંથી આમ આટો ટુકડો કરીને આપી દીધું પત્તરમાં, જા ખાઈ જા કે નહીં મળે તને જા, કે આ 84 વૈષ્ણવ એક અડધા તાના દાડામાંથી થયા આટામાંથી તૃપ્તિ થઈ જશે જા. એટલે ક્યારેક ના હોય એમાંથી પણ સ્મૃતિ આપે, ક્યારેક તો આમ આમ ભીંજવી દે. આપણે દૂધપાકના બધા પ્રસંગો તો જોયા છે પ્રત્યક્ષ, કેવી રીતે બધાને પીરસતા હોય છે. ઘનશ્યામ બાપાને આમ જે માથે રેડે અને બધા જે ભેગા થાય પાછા, બાપા ખાસ ધ્યાન રાખે કે નીચે છેટ કોપીન સુધી દૂધ જવું જોઈએ. એટલે પાછળ કોઈક હોય કે પાછળ જે પાટલી હોય ને એ પાટલી ખેંચે, એટલે આખો દૂધનો જે રેલો હોય દૂધપાકનો એ છેટ નીચે સુધી જવો જોઈએ, ત્યારે કહેવાય કે ઘનશ્યામ બાપા બરાબર દૂધપાકથી નવડાવ્યા. આપણે એવા પણ બધા બાપા લીલા કરતા હોય. આ બ્રહ્મકૃષ્ણના પ્રસંગ આપણે કહેતા હતા, એમને ઈચ્છા કે મને લાડુ મને મળે, બાપાએ ધરાડ ના પડી કે ના નહીં જ મળે નહીં જ મળે. એટલે પછી બધા સંતોને દયા આવી, અક્ષરજન સ્વામી પછી ત્યાં પંક્તિ બોલે છે મહારાજની કે વાલો જમાડીની જુક્તિ જાણે રે, ના પાડે તેને લાડવે મારે રે. મહારાજની આ પ્રકૃતિ હતી, જે કદાચ ના પાડે જમવામાં તો મહારાજ સ્વામીથી લાડુ મારતા. બ્રહ્માનંદ સ્વામી પ્રસંગ છે કે મહારાજ એમના ફાંદ ઉપર બધા પેંડાને લાડુ મારેલા અને બ્રહ્માનંદ સ્વામી ટાઈટ પેટ, એટલે બધા લાડુ ને પેંડા બધા ભૂખા બોલાઈ ગયા તેના. તો બ્રહ્માનંદ સ્વામી આજુબાજુ જે કંઈક પ્રસાદ વેરાયો હતો એ પોતે ખાઈ ગયા હતા. તો અક્ષરજીવન સ્વામી જયારે આ કમંકતી બોલ્યા તો આપણે એકદમ ઉલટ આવી ગઈ, તો બ્રહ્મપ્રકાશ સ્વામી ઉપર લાડુ ફેંક્યો અને રીતે પ્રસાદી આપી. યાદ છે સારંગપુરમાં 2001 સાલમાં જયારે ફૂટબોલનો ઉત્સવ કર્યો હતો, એકચુઅલી ભૂકંપ થયો હતો એ વખતે 2001 સાલમાં, એટલે રંગ ઉત્સવ એ વખતે આપણે કેન્સલ કરેલો. એટલે બાપા ત્યાં સારંગપુર તો પધારેલા, એ વખતે અમે જે 6 સંતો જે સંસ્કૃત ભણતા હતા, આદર્શ જીવન સ્વામી, આત્મતૃપ સ્વામી, અનિર્દેશ સ્વામી, મધુરવદન સ્વામી, પ્રણવતીર સ્વામી, હું 6 જણાનો એક સંસ્કૃતનો કાર્યક્રમ હતો. દરેક વર્ગના વિદ્યાર્થી બાપા આગળ બધી જુદી જુદી રજૂઆત કરતા હોય એમ અમારો સંસ્કૃતનો કાર્યક્રમ 3 સેશનમાં ચાલ્યો. અમારો વિષય હતો રંગમ વિના રંગોત્સવ. એટલે બાપા એ વખતે રંગ ઉત્સવ થયો નહોતો, પણ થીમ આખો એવો હતો કે બાપા રંગ વગર પણ રંગી શકે છે. આમ સ્થૂળ રીતે પિચકારી હોય હાથમાં અને રંગ હોય તો જ રંગે છે એવું નથી હોતું. બાપા પોતાની દ્રષ્ટિ દ્વારા રંગે છે, પોતાની વાણી દ્વારા રંગે છે, પોતાની લટકા દ્વારા રંગી શકે છે, એમ બધા પ્રસંગો રજૂ થતા હતા સંસ્કૃતમાં. બાપા બહુ સારી રીતે સંસ્કૃત સમજતા હતા. એમાં પછી છેલ્લે આવ્યું કે બાપા પ્રસાદ દ્વારા પણ રંગી શકે છે. અને આ વાત આવી કે બાબા પ્રસાદી આપીને પણ, પ્રસાદનો પણ વરસાદ કરી, પ્રસાદથી પણ પ્રસાદ ફેંકીને પણ પોતે રંગી શકે છે. બાપાના થાળમાં તરત ત્યાં મેસૂબ હતા, એકે એક સંત ઉપર બાબાએ પ્રસાદ મેસૂબનો ચટકો લઈ અને ફેંક્યું. અમે 6 સંતો હતા, 6-6 ને આમ નજીક જતા બાપા એકદમ નિશાનબાજ કરીને આમ બધાને એક ઉપર એક પછી આમ મેસૂબ ફેંક્યા. અમે 6 નહીં, પછી સંતો પણ ઝાલ્યા રહે, શ્વેતકુંડ સ્વામી હતા, સિદ્ધેશ્વર સ્વામી હતા. બાપાએ પછી મેસૂબ મંગાવ્યા, ચાલુ જમવામાં બાપા 27 ચટકા મેસૂબના ફેંક્યા. ચાલુ ચોક આમ પેલા હોલમાં 27 ચટકા બાપા ત્યાં મેસૂબના ફેંકી શક્યા, એવી પણ ત્યાં બધા સંતોને સ્મૃતિ આપી. પહેલાં તો આપણે પેલી વાત કરેલી કે જ્યારે બાપા એપીસીમાં આવતા વિદ્યાનગર, ત્યારે નાસ્તા પછી પણ આવી રીતે પ્રસાદ ફેંકતા નાના પેલા એ બ્લોકમાં, પેલા જે ઓસ્ટ્રીમાં જ બાપા પૂજા કરતા અને પેલા નાના બગીચામાં આગળ બધા યુવકો બધા બેસતા હોય, તો બાપાનો નાસ્તો પણ ત્યાં જ હોય. અને બાપા નાસ્તો કરી લે પછી ગોટું હોય, કંઈક ભજ્યું હોય, કંઈક ઈદડું હોય, તો બાપા ફેંકે. 5-7 જે કંઈ પેલા યુવકો હોય ત્યાં છાત્રાલયના, વેકેશનમાં બધા નીકળી ગયા હોય બીજા બધા, તો આપણે જે બધા જંબુરિયા કહેવાય આપણા યુવક પોતાના અંગત, એ બધા છાત્રાલયના છોકરા બેઠા હોય અને બાપા પછી ફેંકે, આને આપે આને આપે, અને વચ્ચે કદાચ કોઈક બીજી વાર આવી ગયો તું નહીં તારો વાર આવી ગયો એમ કહીને પછી બીજું કંઈક ફેંકે. જૂના સંતો વાત કરે છે કે જ્યાં છાત્રાલયમાં હતા બાપાની હાજરીમાં આઈસ્ક્રીમ પાર્ટી થાય, ત્યાં આપણી જે આખી લોન છે એમાં બાપાની સાથે છોકરાઓ આઈસ્ક્રીમ ખાય, અને આ બધા જ્ઞાનવત્સલ સ્વામી ને ભાગ્ય સેતુ સ્વામી ને જૂના જે બધા સંતો બધા હતા બાપા એકદમ હેતપ્રીતિ બધા જોડાયેલા. એટલે બાપા પાસે પણ પોતે ખાય અને ખવડાવે, પોતે પણ ખાય અને બાપાને પણ ખવડાવે કે તમે પણ લ્યો. આ મુકેશ થાંકીને આપણે વાત કરી હતી ને, પેલી કવિતાઓ બધી ગાય છે, મારા ઘરમાં મારા હૃદયમાં તમે કેમ પૂછાવે ઘૂસી ગયા, બાપા કે ઘરમાં પૂછવું ના પડે. એ મુકેશ થાંકીના ઘણા બધા પ્રસંગો છે. એમાં એ પોતે શું કરે, બાપાને ચેલેન્જ આપે. બાપા ઘરે મિમિક્રી ચાલે બધી જાત જાતની મિમિક્રી. અમે કેવું પૂછું કે સિટી કાકા અમિતાભ બચ્ચનનો ડાયલોગ કેવી રીતે બોલે, એવી રીતે બધા મિમિક્રી કરે. પછી અમિતાભ બચ્ચન વચનામૃતનું નિરૂપણ કેવી રીતે કરે, પછી સિટી કાકા ક્રિકેટની કોમેન્ટ્રી કેવી રીતે આપે, પછી રિચી બેનો પોતે ચેષ્ટા કેવી રીતે બોલે, એવા જાતના બધા કાર્યક્રમ બાપા આગળ બધા રજૂ થાય. બાપા પણ પછી બધા એકદમ એમાં મજા બધા ભળી જાય. એમાં પછી આ મુકેશ થાંકી બાપાને ચેલેન્જ આપે કે હવે છે ને કે તમારે હાથમાં પહેલાં તો વાડકો આપી દે બાપાને. બાપા પછી કહે કે હું શાયરી એક નવી બોલું અને તમારે એક ચમચી આઈસ્ક્રીમ ખાવાની. ઇન્સ્ટન્ટ આ મુકેશ થાંકી પોતે શાયરી બનાવતો જાય અને બાપાને એક એક આઈસ્ક્રીમ. બાપાને જો જૂની, બાપા કે જો જૂની બોલીશ તો પછી બીજી એને કાઉન્ટ કરે, એ કેન્સલ. એ નવી શાયરી બાપા કે એને આ તમે સાંભળી છે પણ ગયા વખતે બોલી ગયો છે, બીજી બોલ એમ કે નવી નવી ઇન્સ્ટન્ટ શાયરી બોલતો જાય અને બાપા એક એક ચમચી પોતે ખાતા જાય. પહેલા અમને શરીરને બરાબર વશ થઈને પોતે ચમચી આઈસ્ક્રીમ ખાય અને પછી શાયરી પણ કેવી કેવી ઇન્સ્ટન્ટ કેવી એવી જ આવે ને. મુકેશ થાંકી એક શાયરી યાદ કરાવી હતી, એ કહે છે કે સ્વામી એક નવી શાયરી કે જીવન છે એક વન ડે એમાં બોલે બોલે થઈ આઉટ. જીવન છે એક વન ડે એમાં બોલે બોલે થઈ આઉટ. પ્રમુખ સ્વામી એમ્પાયર એમાં આપે છે નોબલ થ્રુ આઉટ. જીવનને એવો સંઘર્ષ છે વન ડે મેચ, એટલે એમાં તો લિમિટેડ ઓવર્સ જ છે, તમે જેટલા ફટકા મારો એ તમારા, પણ એમાં બોલે બોલે આપણે આઉટ થઈએ છીએ. જીવનના બધા જે પ્રશ્નો આવે સમસ્યા આવે આપણે બોલે બોલે આઉટ થાય છે, પણ એમ્પાયર કોણ છે, પ્રમુખ સ્વામી. એટલે દરેકે દરેક બોલને નોબલ કરી દે છે એટલે આપણે આઉટ થતા જ નથી. સરસ ને ભાવ, પ્રમુખ જીવન છે એક વન ડે એમાં બોલે બોલે થઈ આઉટ. પ્રમુખ સ્વામી એમ એના એમ્પાયર આપે છે નોબલ થ્રુ આઉટ. એમ કહીને બાપા સાથે આવી બધી શાયરીઓ ચાલે. આમાં શું આધ્યાત્મિકતા કે આમ ગહન ઉપનિષદનું જ્ઞાન, પણ બસ સખા ભાવ એવી બાપા ઓતપ્રોત બધા સાથે થઈ ગયા છે. આ તો સ્થૂળ બધી અમુક રમત છે, પણ ક્યારેક પ્રત્યક્ષ સાજન ના હોય તો પત્ર દ્વારા પણ બધી રમત કરે છે. આપણે પેલા પ્રસંગો કીધા હતા, અમુક પત્ર દ્વારા પણ સંતોને સુખ આપ્યું હોય, ક્યારેક તો ફોન દ્વારા પણ. નાભુ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે પોતે અહીંયા વડોદરા આવેલા અને એ વખતે આપણે કનુભાઈ વુડાવાળા એમને બિચારા દીકરો નહોતો, બે ત્રણ દીકરી હતી, બહુ ઈચ્છા કે પુત્રની પ્રાપ્તિ થાય અને ભગવાનના આશીર્વાદથી છોકરો થયો પણ ખરા, પણ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હશે. એટલે ત્રણ ચાર મહિના પાછો ધામમાં ગયો છોકરો. એટલે કનુભાઈને બહુ ઈચ્છા કે બાપ આવો પ્રસંગ બન્યો છે, બાપાના આશીર્વાદ આપણે છેલ્લે લઈએ. એટલે નાભુ સ્વામીને વિનંતી કરી કે બાપા મુંબઈ છે, તમે ફોન કરો બાપાને. એટલે બે ત્રણ પ્રયત્ન કર્યો બાપાની સાથે વાત કરવાની, પણ કંઈ બાપા હાથમાં આવ્યા નહીં. એકવાર પછી જ્યારે ફોન લાગ્યો તો ખબર નહીં શું ડાયરેક્ટ બાપાના હાથમાં જ ફોન આવી ગયો. એટલે બાપાને ખબર પડી ગયા નાભુ સ્વામી છે, એટલે એમના તો પ્રિય પાત્ર બધા. એટલે બાપાએ નાભુ સ્વામી નિશ્ચલ રમાડ્યા. નાભુ સ્વામી ખ્યાલ નહીં કે આ પ્રમુખ સ્વામી મારા જ બોલે છે. નાભુ સાહેબ બોલ્યા કે પ્રમુખ સ્વામીને આપો, મારે પ્રમુખ સ્વામીને કામ છે. બાપા કે પ્રમુખ સ્વામી નહીં મળે, બહુ બિઝી છે. બાપા પોતે જ બોલે કે શું કામ છે, વાત તો કરો. કે ના મારે પ્રમુખ સ્વામીનું કામ છે, એ હરિભક્તના અગત્યની વાત કરવાની છે, પણ પ્રમુખ સ્વામી બહુ બિઝી છે ને કે અત્યારે નહીં મળે ને શું કામ છે મને મને કહો ને હું બાપાને વાત કરી દઈશ. કે ના મારે પ્રમુખ સ્વામીને જ વાત કરવી છે. કે હવે તો બાપા ક્યારે મળશે ને મીટિંગ ક્યારે પતશે ને બધું બાપા એવું રમાડે રમાડે રમાડે ને. પછી કે ના પ્રમુખ સ્વામી જ કામ છે ને, કે જો આવી ગયા. એમ કહીને બાપાએ રામચંદ્ર સ્વામીને ફોન વળગાડી દીધો કે લ્યો પ્રમુખ સ્વામી સાથે વાત કરો. અને રામચંદ્ર સ્વામી પણ શાર્પ એકદમ પોતે આ ગમતમાં ભળી ગયા. અને નાભુ સ્વામીને એવું કે પ્રમુખ સ્વામી સાથે વાત કરું છે હવે. એટલે કે બાપા હવે આ કમલેશભાઈ છે અને એમને આ દીકરોનો જે જન્મ થયો હતો અને આવી રીતે બાપાની સાથે વાત કરી. અને રામચંદ્ર સ્વામી પણ કે હા બસ વાંધો નહીં, આ તો મરણા જાણે સંસાર છે અને આપણો તો ભગવાનની સાથે આવ્યો હતો અને ભગવાનની સાથે ગયો છે અને ભગવાનના બેસી ગયો છે. બાપા હશે આ બાજુ અને અંદર ખબર ના પડી નાભુ સ્વામીને કે આ આખો કાર્યક્રમ થઈ ગયો. પણ પછી પાછળથી ઘટસ્ફોટ થઈને બાપા પછી યાદ કરાયું બધું. મને બહુ પ્રેમથી આ પ્રસંગ કહે છે, અમને તો ફોનના બે ત્રણ અનુભવ છે. બાપાએ ફોન ઉપર ગમત કરી હોય, વિવેક વિશ્વરેશ સ્વામી સાથે પણ બાપાએ બહુ ફોન ઉપર ગમત કરે. ડીસી સ્વામી ફોન સામેથી આવે બાપાને કે આ વિશ્વહરી ગાંધીનગરથી બોલે છે. બાપા સામેથી પૂછે કે ક્યાંથી બોલો તમે, તો વિશ્વરેશ સ્વામી સામેથી બોલે કે અક્ષરધામથી. કે ઓહો છેઠ અક્ષરધામથી તમે બોલો છો એમ કે દર વખતે બાપા સ્મૃતિ આપે. એક વખત વિશ્વરેશ સ્વામીને એવું થયું કે આ વખતે બોલું જ નથી આપણે. એટલે બાપા કે ક્યાંથી બોલો છો કે ગાંધીનગરથી. કે કેમ અક્ષરધામથી નથી બોલતા તમે એમ. બાપા સામેથી આવા નાના નાના પ્રસંગો બાપાએ ફોન દ્વારા પણ ક્યારેક પ્રસંગ કહે છે, ગમતો કરે છે. સ્વામી બાપા એવા પુરુષ છે ને કે આપણે આપણી સાથે એટલા બધા હળી મળી ગયા છે, એટલા બધા હળવા સાથે આપણી સાથે રહી શકે છે, આપણે પણ એમની સાથે એટલા હળવા થઈ જાય છે, આપણે જરાય જુદું નથી લાગતું. આવા પુરુષ સામે આપણે પણ સામેથી જોક્સ કહી શકીએ છીએ. બાપા જમતા હોય એવા તો કેટલાય પ્રસંગ બની ગયા છે. સ્વામી આગળ બીજું કોઈ વાંચન નહીં, બીજું કંઈક ઉપદેશ નહીં, કોઈ કથા નહીં, ખાલી જોક્સ. અને જ્યાં બધા મોટા ઠીમે ઠીમે બધા ભેગા થયા હોય, ક્યારેક તો સાબુદીન રાઠોડ પર સામે આવ્યો હોય અને બાપા સામે થઈ કે હાલો તમે કાર્યક્રમ ચાલુ કરો. બાપાના ભોજન દરમિયાન સાબુદીન રાઠોડે પણ જોક્સ કીધા છે, મહેશભાઈ વૈદ્ય પણ જોક્સ કીધા છે. એમનો તો કાર્યક્રમ, બાપા જ્યારે જ્યારે પરદેશ જાય, બાપાએ કીધું મધુરેન સમાપયત, બાપા જ્યારે પરદેશ જાઓ ને ત્યારે અવશ્ય છેલ્લા ભોજન દરમિયાન મહેશભાઈ વૈદ્ય આવી જ ગયા હોય અને નવા નવા પ્રસંગો અને જોક્સ બધા બાપા આગળ કે આ બધા જોક્સ કહેવાય. એમાં પછી સુધીરસિંહ ગોંડલમાં પણ એ તો હાજર જ હોય, ગમે ત્યારે કંઈક નાનો મોટો પ્રસંગ બન્યો અને તરત ફટ એને જોક્સ કહી દે. એમાં પણ સંતો પણ કહેતા ક્યારેક ક્યારેક ભળે. કેપી સ્વામી તો આપણા એવર રેડી છે, એવરગ્રીન. એમાં અક્ષવત્સલ સ્વામી હોય, બીજા પણ કેટલાક સંતો ભળે. પછી ક્યારેક આ બધા હકા બાપુ, હમણાં દિલ્હીમાં પણ હતા કલકત્તા જન્મજયંતિ પહેલાં, હકા બાપુ જ પોતે દરબારના બધા જોક્સ કે. હકા બાપુ ત્યાં હાજર હતા, હકા બાપુ દરબારના જોક્સ કે. રાયચંદ રબારી પોતે ભરવાડના જોક્સ કે. અને જસબીરસિંહ પોતે સરદારજીના જોક્સ કે. અને જસબીરસિંહ જે સરદારજીના જોક્સ કે, આમ તમે પેટ આમ તમે દુખી જાય એટલા બધા જોક્સ બાપા કે, બાપા આમ જમી ના શકે એકદમ. પેલા કોગળા કહેવાય પાણી બહાર નીકળે, બાપાના આંખમાંથી પાણી નીકળે અને પેટ એકદમ હસે, લાલ લાલ બાપાનું આખું ફેસ થઈ ગયું. એટલી હસુદી બાપા ત્યાં જોક્સ સાંભળી શકે છે. આવી હળવાશ, કોઈ આમ આમ પ્રોટોકોલ નહીં, કશું નહીં. હરિભક્ત સામેથી મન થાય જોક્સ કહેવાનું. આ વખતે બાપા ત્યાં પરદેશમાં હતા અને એલે માં ડૉક્ટર વસંતભાઈ બાપાની ગાડી ચલાવતા હતા. હવે થોડો કંઈક સમય હશે વચ્ચે, તો ગાડી ચલાવતા ચલાવતા વસંતભાઈને ઈચ્છા થઈ ગઈ કે બાપા તમને જોક સંભળાવો. હવે આ ગુરુ છે તમારા, તમારા કલ્યાણદાતા છે, મોક્ષનું સ્વરૂપ, મોક્ષનું ધારૂપ છે. એમને મન થઈ ગયું કે તમને એક જોક્સ કહો. અને જોક તમને બહુ યાદ નથી, પણ કંઈક અમદાવાદીનો કંઈક જોક હતો, કંઈક પેલો આરબનો કંઈક શેઠ હતો અને કંઈક ઓપરેશન કરાવવાનું થયું અને એને કંઈક લોહીની જરૂર પડી. તો એને કંઈક જાહેરાત કરીને અમદાવાદી ભાઈએ કીધું કે ચાલો આપણે લોહી આપીએ ચાલો ને, અને 500 બાટલા કંઈક જોયું જરૂર પડતી હશે એ લોહી આપ્યું. અને પેલો શેખ તો બચી ગયો, પછી ઓપરેશનમાંથી બહુ રાજી થઈ ગયો કહો મારા માટે આને લોહી આપ્યું. તો એના માટે કેટલા સોને સોના ને હીરા ને માણી ઝવેરાતનું જાતનું આખી પેટી મોકલી આપી એના માટે. એ બધું બહુ ખુશ થઈ ગયો, છોપ આટલા બાટલા લોહીમાં મને આટલું બધું મળી ગયું સામે, બોલો મોટો આરબનો શેખ હતો બધો. પછી કંઈક એવું બને છે બીજી વાર ઓપરેશન કરવાનું થાય છે એ જ શેખને, અને બીજી વાર એ જ લોહીની જરૂર પડે છે. એનું મેચિંગ થઈ ગયું હતું એટલે પેલા ફરી ભાઈને અમદાવાદને ભાઈને પૂછે છે કે તમે લોહી આપશો. અને જો કહો પહેલા વખતે આમ સોરી પહેલા વખતે એક બે બાટલા જ લોહી આપ્યા હતા, એક બે બાટલા મને આટલું બધું મળ્યું હોય મને ખજાનો, તો આ વખતે તો આપણે 500 લોહી આપી જ દેવું છે બોટલ. અને 500 બોટલ લોહી આપે છે અને એના પછી પેલા શેખે ખાલી એક ચોકલેટનું બોક્સ મોકલ્યું બસ. કે આવું કેમ કે પેલા વખતે ખાલી એક બે જ, પેલા તો પહેલો પરિચય, આપણે આપણે તો હવે સંબંધ પણ નાતો પણ જામી ગયો આપણે, આવું કેમ? તો પેલો શેખ કહે છે કે તમારું લોહી ધીમે ધીમે પ્રસરે ને. પેલા અમદાવાદી હતા કે તમારું કોઈ લોહી ધીમે ધીમે પ્રસરે ને એમ આવો છો કે હવે બહુ કંઈક ઠીક છે, હવે જોક છે. પણ બાપા અગર વસંતભાઈ સ્વામી ડૉક્ટર પાછા ડૉક્ટર કે સ્વામી તને જોક કેવો છે એમ કે બાપા આગળ જોકની વાત કરી. આવા પુરુષ છે કે જેની આગળ આપણે પોતે જોક કહી શકીએ છીએ. સ્વામી બાબા બાપા પણ એટલા શાર્પ છે, પોતે પણ સામે જોક કહી શકે છે અને પોતે પણ બહુ જ એવા હ્યુમરસ છે, બહુ વીટી છે. એના કેટલાક પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: નંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. આજથી 4 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો એવું મનાય છે. ત્યારથી માંડીને અત્યાર સુધી, એટલે કે છેલ્લા 4 અબજ વર્ષની અંદર અત્યાર સુધી વિશ્વની ક્ષિતિજ ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી છે અને અનેક સંસ્કૃતિઓ અસ્ત અને ધ્વસ્ત થઈ છે. આની અંદર કેટલીક સંસ્કૃતિઓએ બિલાડીના ટોપ જેવી દીવડી કે જે ખીલી અને ખરી ગઈ ક્ષણ જેવી આયુષ્ય ભોગવીને, કેટલીક સંસ્કૃતિઓ ઝાકળના બિંદુ જેવી બની રહી. ઝાકળનું બિંદુ સૂર્યના પ્રકાશમાં જેમ ચમકે છે એમ બીજાના આપેલા પ્રકાશથી સંસ્કૃતિઓ ચમકી, પરંતુ આપેલું અને તાપેલું જાજુ ટકતું નથી. એ સંસ્કૃતિઓ પણ કાળની ઘરતામાં વિલીન થઈ ગઈ. કેટલીક સંસ્કૃતિઓ એ પાણીના રેલા જેવી નીવડી. પાણીનો રેલો જમીન ઉપર આમ રેલવા માંડે, આપણને લાગે ઘણો બધો આગળ જશે, પરંતુ જે જમીન ઉપર એ ચાલે છે એ જ જમીન ઉપર એ સુકાઈ જાય છે, એ જ જમીનમાં એ ચૂસાઈ જાય છે, અને એની ઉપર એ જ જમીનની ધૂળ ફરી વળે છે. એમ કેટલીક સંસ્કૃતિઓ એ આ ભૂમિ ઉપર પાંગરી, પરંતુ જે ભૂમિ ઉપર પાંગરી એ જ ભૂમિની અંદર એ ચૂસાઈ ગઈ, સુકાઈ ગઈ, અને એ જ ભૂમિની ધૂળમાં એ દટાઈ ગઈ. કેટલીક સંસ્કૃતિઓ ઝરણા જેવી હતી, એ ઉછળતી કૂદતી ઝરણાની જેમ આગળ વધવા માંડી, પરંતુ ઝરણું અંતે કોઈ મોટા પ્રવાહમાં વિલીન થઈ જાય છે. એમ કોક મોટી સંસ્કૃતિઓમાં બધી વિલીન

પ્રવાહ અનેક સંસ્કૃતિઓને અનેક ધર્મોને પોતાની સાથે લઈને વર્ષોથી વહેતો રહ્યો છે, એ સંસ્કૃતિ વિશિષ્ટ કેમ, કેમ એ વિલક્ષણ છે, કેમ એ પોતે હજી સુધી ટકી છે, એના ઘણા બધા એ કારણો છે કેમ એ વિલક્ષણ છે, કેમ એ વિશિષ્ટ છે એના. પરંતુ એની એક વિલક્ષણતા, એની એક વિશિષ્ટતા એ હોય તો કહી શકાય કે આ સંસ્કૃતિ એ વિલક્ષણ એટલા માટે છે કે એની ઉપર જેટલા પ્રહારો થયા છે એટલા પ્રહારો હજી વિશ્વની કોઈ સંસ્કૃતિ ઉપર થયા નથી. ખાલી સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જેટલા આકરા પ્રહારો આ સંસ્કૃતિ ઉપર થયા છે એટલા આકરા પ્રહારો કોઈ બીજી સંસ્કૃતિ ઉપર થયા નથી. કેવળ સંખ્યાની દ્રષ્ટિએ નહીં, કેવળ આકરાપણાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જે ઊંડા ઘા સંસ્કૃતિ ઉપર લોકોએ પાડ્યા છે એવા ઘેરા ઘા પણ દુનિયાની હજી કોઈ પણ સંસ્કૃતિ ઉપર પડ્યા નથી. ને છતાં પણ આટલા સંખ્યાબંધ પ્રહારોની વચ્ચે પણ આ સંસ્કૃતિ આજે અડીખમ ઊભી છે. કેવળ અડીખમ ઊભી છે એટલું નહીં, પોતાની આગવી ઓળખ સાથે સંસ્કૃતિ અડીખમ થઈને ઊભી રહી છે. આ સંસ્કૃતિ ઉપર પ્રહારોની જે પરંપરા થઈ છે એની આપણે એક ઉડતી ઝલક જો આપણે જાણીએ તો પણ આપણને થઈ જાય કે શું આ સંસ્કૃતિએ સહન કર્યું છે. એનો ઇતિહાસ આપણે ઉપર છલો જોઈએ તો ઈસવીસન પૂર્વે 521 થી ઈસવીસન પૂર્વે 485 સુધી ઈરાનના રાજાઓ સાયરસ, કેમ્બેસિસ અને દારાયસ સિંધ અને પંજાબ ઉપર રાજ્ય કરી ગયા. ઈસવીસન પૂર્વે 326 સિકંદર આ ભૂમિને ગમરોળી ગયો. ઈસવીસન 711 ની અંદર મોહમ્મદ બિન કાસિમ આ ભૂમિની અંદર આવ્યો અને લૂંટફાટ કરી ગયો. ઈસવીસન 977 માં મોહમ્મદ ગઝનીનો પિતા સુબુક્ત ગિન આવ્યો, એણે આ સંસ્કૃતિ ઉપર પ્રહારો કર્યા. ઈસવીસન 1001 થી 1026 25 વર્ષની અંદર મોહમ્મદ ગઝની 1770 વખત આ ભૂમિ ઉપર આવ્યો અને આ સંસ્કૃતિને તોડતો રહ્યો. 1194 માં કુતબુદ્દીન ઐબક એણે પ્રહાર કર્યા. 1197 ની અંદર ઘોરીના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ માત્ર 200 ઘોડેસવારો દ્વારા સમગ્ર નાલંદા વિદ્યાપીઠનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી 1221 ની અંદર ચંગીસખાન આ સંસ્કૃતિ ઉપર તૂટી પડ્યો. 1224 માં અલ્લાઉદ્દીન ખિલજી આક્રમણ કર્યું. 1306 થી 1311 માં મલિક કાફુર આવ્યો. 1398 ની અંદર તૈમુર લંગ આવ્યો. 1473 ની અંદર મોહમ્મદ બેગડો આવ્યો. 1739 ની અંદર નાદિર શાહ આવ્યો. આ એવા રાજાઓ હતા, એવા લૂંટારાઓ હતા કે જેણે ઘણી બધી નુકસાની કરી જેના નામ છે. બીજા નાના નાના આવી ગયા એના તો નામ નથી. આટલું જ નહીં, આ લોકો આવ્યા એના પહેલા ભારતની અંદર ગ્રીક, શક, સિથિયન, હુણ અને યુએચી લોકો આવીને સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન કરી ગયેલા. ત્યાર પછી આ બધા આવ્યા છે અને આ બધા આવીને ગયા ત્યારથી પૂરું ના થયું. ત્યાર પછી ધોળી ચામડી અને મેલી મુરાદો લઈને અંગ્રેજો આવ્યા. એમણે ઠંડા પ્રહારો આ સંસ્કૃતિને તોડવા માટે કર્યા અને આટલું આટલું બધું થયા છતાં પણ આ સંસ્કૃતિ અડીખમ છે. જે સીતાવાનો સિલસિલો આપણી સંસ્કૃતિએ સહન કર્યો છે એ વાંચીને ગમે તેવા પથ્થરદિલ માણસનું હૃદય પણ પીગળી જાય. છતાં પણ આશ્ચર્યની વસ્તુ એ છે કે આટલા બધા સીતમો પ્રહારો સહન કરવા છતાં પણ આ સંસ્કૃતિ ટકી છે. તો આપણને પ્રશ્ન થાય કે આ સંસ્કૃતિની પાસે એવું શું છે કે જેને લઈને એ પોતે અડીખમ ઊભી થઈ જાય છે, અને ઊભી થઈ જાય કેટલી હદ સુધી કે એક લૂંટારો, એક શાસક આ સંસ્કૃતિ પર પ્રહાર કરીને ગયો હોય અને બીજો આવે ત્યારે બીજાને એવું જ લાગે કે જાણે આ સંસ્કૃતિની ઉપર કોઈ પણ પ્રકારનો પહેલા પ્રહાર થયો નથી, એવી પ્રકારે આ સંસ્કૃતિ બેઠી થઈ ગઈ હોય. તો કઈ વિશલ્ય કરણી, કઈ સંજીવની આપણી પાસે છે કે જેથી આ સંસ્કૃતિ ક્યારેય મરતી નથી? આ દેશ ઉપર, આ સંસ્કૃતિ ઉપર મુસલમાનોએ આક્રમણ કરીને એટલા બધા મંદિરો તોડ્યા, એટલી બધી મૂર્તિઓ તોડી કે બનારસની અંદર મુસ્લિમો તોલ માપની અંદર ભાંગેલી મૂર્તિઓના ટુકડાઓ રાખતા, અને છતાં પણ આજે આ દેશની અંદર 35 લાખ હિન્દુ મંદિરો છે. તો શા માટે આ સંસ્કૃતિની અંદર એવું શું છે કે પોતે તરત પાછી બેઠી થઈ જાય છે? આ સંસ્કૃતિની અંદર આવીને અનેક લોકોએ બળથી અને આયોજનથી ધર્મનું પરિવર્તન કરવાના પ્રયત્નો કર્યા છે અને કરતા રહ્યા છે, છતાં પણ આ દેશની 1 અબજની વસ્તીમાંથી 80 કરોડ જેટલા હિન્દુઓ છે. તો શા માટે આ સંસ્કૃતિનો નાશ થતો નથી? શા માટે આ સંસ્કૃતિ એ ધ્વસ્ત અને અસ્ત થતી નથી? એક કવિએ બહુ સુંદર વાત કરી છે કે યુનાન, મિસર ઓર રોમા સબ મિટ ગયે જહાં સે, કુછ બાત હૈ એસી કી હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હે દુશ્મન દોરે જહાં હમારે. કે યુનાનની સંસ્કૃતિ ચાલી ગઈ, સોક્રેટિસ ગ્રીસ અને એરિસ્ટોટલના ધાવણ પીને ઉછરેલી ગ્રીસ સંસ્કૃતિ વિલીન થઈ ગઈ. પિરામિડોની સંસ્કૃતિ ઇજિપ્તની પિરામિડની અંદર દટાઈ ગઈ, ત્રિશંકુ આકારના પિરામિડમાં. એ ત્રિશંકુ સંસ્કૃતિનું પ્રતિબિંબ કદાચ ઉપર પડતું હશે ત્રિશંકુ પિરામિડ દ્વારા. તો આ બધી સંસ્કૃતિઓ એ ચાલી ગઈ. રોમન સંસ્કૃતિ જેની ધાક વાગતી આજે રોમન એમ્પાયર ખલાસ થઈ ગયું, છતાં પણ આ બધી સંસ્કૃતિ આટલી મોટી હતી એ તૂટી ગઈ. પરંતુ ભારત ઉપર તો સદીઓ રહા હે દુશ્મન દોરે જહાં હમારે, કે સદીઓથી આ સંસ્કૃતિ ઉપર પ્રહારો થયા છે છતાં પણ એ કેમ

આગળ ભૂસ તેને તૂટી નથી શકતી. તેના ત્રણ આધાર સ્તંભ એવા છે કે જે ગમે તેવા આક્રમણ અત્યાર સુધીના જે આક્રમણો થયા છે એના કરતા પણ વધારે જાલીમ આક્રમણ આ સંસ્કૃતિ ઉપર થશે. પણ ત્રણ આધાર સ્તંભ એવા સંસ્કૃતિના મજબૂત છે કે એનાથી આ સંસ્કૃતિને કોઈ પણ પ્રકારની ઊંધી આંચ આવતી નથી. એ ત્રણ આધાર સ્તંભ એમાંથી પહેલો આધાર સ્તંભ છે એ શાસ્ત્ર છે. શાસ્ત્ર એક એવો આધાર સ્તંભ આપણા ઋષિઓએ આપણને આપ્યો છે કે જેના આધારે આ સંસ્કૃતિ એ ક્યારે તૂટતી નથી. એવું કહેવાય છે કે હીરો, ગ્રેફાઇટ અને કોલસો આ ત્રણેય તત્વો એ કાર્બનની અંદરથી તૈયાર થતા હોય છે. કાર્બન જ અલ્ટિમેટ એના એટમ હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ તો ગ્રેફાઇટ તો એકદમ બરડ હોય છે, ફટ દઈને તૂટી જાય. કોલસો પણ પગ નીચે કચરાને તૂટી જતો હોય છે. અને હીરો, એની ઉપર હથોડીના ઘણ મારવામાં આવે ને તો પણ એ તૂટતો નથી. તેનું કારણ શું? તત્વ તો અંતે એક જ છે કાર્બન, છતાં પણ કેમ કોલસો અને ગ્રેફાઇટ એ ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને હીરા ઉપર હથોડીના આઘા પડવાથી તે તૂટતો નથી? એનું કારણ છે કાર્બનના અણુઓની ગોઠવણી. ગ્રેફાઇટની અંદર એવું કહેવાય છે કે કાર્બનના જે અણુઓ એ ટેટ્રાહેડ્રલની અંદર ગોઠવાયા હોય છે. કેમેસ્ટ્રી તો તમે બધા ભણી હશે એટલે ખ્યાલ હશે. ત્યાર પછી બીજો આવે છે કોલસો, એની અંદર એમોર્ફસ સ્ટ્રક્ચર હોય છે કાર્બન અણુઓની. અને હીરાની અંદર હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરની અંદર ષટકોણીય રચના એ કાર્બનના અણુઓની હોય છે. એ અણુની ગોઠવણી એવી થાય છે કે જેને લઈને આવી એક મજબૂતાઈ હીરાની અંદર આવતી હોય છે. જો ગોઠવણ એક થઈ અને ગોઠવણના દ્વારા એ મજબૂતાઈ હીરાને પ્રાપ્ત થઈ. શાસ્ત્રો સંસ્કૃતિને મજબૂત કરે છે ગોઠવણ કરી આપીને. ત્રણ પ્રકારની ગોઠવણ શાસ્ત્રો કરી આપે છે કે જેને લીધે સંસ્કૃતિ તૂટતી અટકે છે. એક ગોઠવણ કરે છે સંબંધની, બીજી ગોઠવણ કરે છે સમાજની, ત્રીજી ગોઠવણ કરે છે સમજની. સંબંધની ગોઠવણી આપણા શાસ્ત્રે આપણને કરી આપી છે. માતા અને પિતા, પત્ની અને પતિ, ત્યાર પછી ભાઈ બહેન, દીકરી પિતા, આ બધા જે સંબંધો છે માનવ જીવનના એને એટલા બધા સુંદર રીતે ભારતના શાસ્ત્રોએ ગોઠવી આપ્યા છે. એને લીધે એક પ્રકારનો સંયમ આપોઆપ આ ભૂમિ ઉપર વસતા મનુષ્યોની અંદર પેદા થયો છે. તમે જોજો તો ભારતની અંદર ગમે તેવા કામાંધ પુરુષો અને સ્ત્રી હશે તો પણ દરિયા કિનારે તમને ઉઘાડા નહીં જોવા મળે. તો આ સંબંધોના આધારે સંયમ એવો આવ્યો છે આપણા પ્રજાની અંદર, અને સંયમના દ્વારા એક ચારિત્ર્ય ઘડાયું છે આ પ્રજાનું, અને એને લીધે આ સંસ્કૃતિ ટકતી હોય છે. કાકા કાલેલકરે જીવન સંસ્કૃતિ નામના પુસ્તકમાં એક બહુ સુંદર વાત લખી છે કે સંયમ એ સંસ્કૃતિનું મૂળ છે. જેમ 25 વર્ષ સુધી દ્રઢ બ્રહ્મચર્ય રાખનારની પ્રજા સુદ્રઢ બનતી હોય છે, તેમ સંયમના અંગે નિર્માણ થયેલી સંસ્કૃતિ પ્રભાવશાળી અને દીર્ઘજીવી હોય છે. આપણા ઋષિઓએ તપ અને બ્રહ્મચાર્ય દ્વારા મૃત્યુ પર વિજય મેળવી એક અમર સંસ્કૃતિને જન્મ આપ્યો. આપણા સાધુઓએ તપશ્ચર્યાના પરિણામે આર્ય સંસ્કૃતિનો વિસ્તાર થયો. શંકરાચાર્યની તપશ્ચર્યાથી હિન્દુ ધર્મનું સંસ્કરણ થયું. મહાવીર સ્વામીના તપ વડે અહિંસા ધર્મ ફેલાયો. સાધુ અને સંયમી જીવન ગાળીને શીખ ગુરુઓએ પંજાબમાં જાગૃતિ આણી. ત્યાગના નિશાન નીચે જ સાદા મરાઠાઓએ સ્વરાજ્ય સ્થાપ્યું. બંગાળના ચૈતન્ય મહાપ્રભુ મુખ શુદ્ધિને માટે પણ વધારાની હરડે રાખતા નહીં, તેમાંથી જ બંગાળની વૈષ્ણવ સંસ્કૃતિ વિકાસ પામી. સંયમ પ્રથમ તો કર્કશ અને નિરસ લાગે છે, પણ તેમાંથી જ સંસ્કૃતિના મધુર ફળ આપણને મળતા હોય છે. તો આપણા શાસ્ત્રોએ આ જે સંબંધ આપણને ગોઠવી આપી એનાથી જે સંયમનું નિર્માણ આ દેશમાં થયું છે એના આધારે આ સંસ્કૃતિ પોતે ટકી છે. અને આ એક સંસ્કૃતિનો આધારસ્તંભ શાસ્ત્ર આ રીતે બને છે. બીજી વાત કે શાસ્ત્ર છે એ સમાજની પણ ગોઠવણ કરી આપે છે. સમાજની અંદર જે ચાર વર્ણ અને જે ચાર આશ્રમની ગોઠવણ આપણા શાસ્ત્રોએ કરી આપી છે એના આધારે આ સંસ્કૃતિને ઊની આંચ આવતી નથી. આવા સાંભળીને તમારામાંથી કદાચ કોકને પ્રશ્ન થશે કે ભાઈ આ જે ચાર વર્ણ અને ચાર આશ્રમની વ્યવસ્થાઓ કરી આપી અને એના લીધે જે ફાટફૂટો અંદર અંદર પડવા માંડી એના લીધે જ આ બધા પ્રહારો થયા છે. કારણ કે એ વખતના રાજાઓ અંદર અંદર આવી રીતે કુસંબની અંદર ખદબદતા, એ વખતની જે જ્ઞાતિઓ એકબીજાને સહકાર આપતી નહીં કે આપણી ઉપર ક્યાં આક્રમણ થયું છે, આ તો શુદ્રોને જ રંજાડ થાય છે ને. અને આ રીતે વર્ણ વ્યવસ્થાના લીધે જ આ ભારતને સહન કરવું પડ્યું છે. ભારતની અંદર શૂરવીરોનો અભાવ નહોતો પણ એકતાનો અભાવ હતો, એટલે આ બધી આ ફાટફૂટ આ સંસ્કૃતિમાં પડવાના સંજોગ ઉભા થયા. આવું કદાચ કોકને લાગે પણ એ વાત ખોટી છે. આપણા શાસ્ત્રોએ જન્મને કારણે વર્ણ વ્યવસ્થા કરતા વૃત્તિના કારણે વર્ણ વ્યવસ્થાને વધારે પ્રાધાન્ય આપેલું છે. પરંતુ આપણે એવી કંઈક ગેરસમજ કરી બેઠા કે જન્મ દ્વારા વર્ણ વ્યવસ્થા ચાલવા માંડી. મહાભારતના વન પર્વની અંદર સર્પ યોનિને પામેલા નહુષ રાજા અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. એની અંદર યુધિષ્ઠિર રાજા એ નહુષને કહે છે
કે શુદ્રે તો યદ ભવેત લક્ષ્મ દ્વિજે તચ્ચ ન વિદ્યતે નવે શુદ્રો ભવેત શુદ્રો બ્રાહ્મણો નચ બ્રાહ્મણ યત્ર એતત લક્ષતે સર્પ વૃત્તમ સ બ્રાહ્મણ સ્મૃત યત્ર એતન ન ભવે સર્પ તે શુદ્રમ ઇતિ નિર્દેશેત કે શુદ્રની અંદર પણ જો બ્રાહ્મણના લક્ષણ દેખાય તો તમારે એને બ્રાહ્મણ સમજવો, અને બ્રાહ્મણની અંદર જનોઈ સિવાય બીજું કોઈ બ્રાહ્મણનું લક્ષણ ના હોય તો પણ એને શુદ્ર સમજવો. આવી ગોઠવણો એ આપણા શાસ્ત્રોએ કરી છે, કહેતા કે વૃત્તિ ઉપર વર્ણ વ્યવસ્થા આધારિત છે, જન્મ ઉપર નહીં, પરંતુ આપણે ગેરસમજ કરી બેઠા અને જન્મના આધારે બધા વર્ણોના ભાગલા પાડી દીધા. આપણા શાસ્ત્રોએ કહ્યું કે બ્રાહ્મણો મુખ માસિદ્રા બાહો રાજન્ય ક્રેતઃ ઉરુ તદ્વૈશ્ય પદ્ભ્યામ શુદ્રો અજાયત, કે બ્રાહ્મણો છે ભગવાનના મુખમાંથી જન્મ્યા, પછી ક્ષત્રિયો છે ભગવાન હાથમાંથી જન્મ્યા, ઉરુમાંથી વૈશ્યો થયા સાથળમાંથી, અને ચરણમાંથી શુદ્રો નીકળ્યા, ચરણ નીચા એટલે શુદ્રો પણ નીચા. પણ આપણે ભૂલી ગયા કે ભગવાનની પહેલી પૂજા ચરણની થાય છે અને પછી મુખ સુધી લોકો પહોંચતા હોય છે. તો એકચ્યુઅલી એવું કંઈ હતું જ નહીં કે આ વર્ણ ઊંચો ને આ વર્ણ નીચો, પરંતુ આપણે કંઈક એવી ગેરસમજ કરી બેઠા ને એને લીધે એકતાની અંદર તૂટ પડી. છતાં પણ શાસ્ત્રો છે ને માતા જેવા છે, જેમ માતા હોય પોતાના બધા જ બાળકોને સરખી ભાગે બધું જ વહેંચી આપે ખાવાની વસ્તુ, છતાં પણ આપણે જોઈએ છીએ કે બાળકો છે ને બટકા માટે બાટકવા માટે પાછા, પણ એ વખતે પાછી માતા એની પરિસ્થિતિ ઠાળે પાડી આપે. એમ શાસ્ત્રો કહ્યું કે કાંઈ વાંધો નહીં, મેં તો આવી રીતે વર્ણ વ્યવસ્થા કાંઈ પાડી નહોતી, છતાં પણ તમે ગેરસમજને લઈને અંદર અંદર ઝઘડવા માંડ્યા, અને એ વખતે પણ શાસ્ત્રોએ આવી અને આપણને વધારે તૂટતા અટકાવ્યા અને આપણને ટકાવ્યા. તુલસીદાસે રામાયણની અંદર લખ્યું કે લિંગ વિધિ લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ દ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહિન પાવા. રામ ભગવાને શિવલિંગની પૂજા કરી અને પછી આ વાત કરી કે જે શિવનો દ્રોહી છે એ મને કોઈ દિવસ પામશે નહીં, કારણ કે ભારતનો જે ચારેય વર્ણોનો સમાજ છે ને મુખ્ય તો કૃષ્ણ રામ અને શિવની ઉપાસના એ 200 વર્ષ પહેલા કરતો, અને એની અંદર પણ અંદર અંદર પાછી આવી પ્રકારની ટકરામણો થયા કરતી. શિવપંથી હોય એ પોતે પોતાની માન્યતા પ્રમાણે ચાલે, વૈષ્ણવ કપડું સીવડાવવા જવું એમ ના બોલે, કપડું સંધાવવા જવું છું એમ બોલે, સીવડાવવામાં પણ પાછું શિવ આવી જાય એટલે એ નહીં બોલવાનું. હવે એની અંદર પાછું આટલું બધું ચાલતું હતું. એ વખતે તુલસીદાસે આ રામાયણનું રચના કરી અને તુલસીદાસે આ રામ ભગવાનનું આવું ચરિત્રનું ચિત્રણ કર્યું, અને એને લીધે લોકોને લાગ્યું કે ભાઈ રામને શિવ અંદર અંદર નથી ઝઘડતા, આપણે શું કરવા ઝઘડવું. અને એ રીતે એકતા ધીમે ધીમે વધવા માંડી. રામાયણના રામ એ ગુહને ત્યાં ગયા, રામાયણના રામે વાનરોને ભેટ્યા, એમણે રીંછ સાથે દોસ્તી બાંધી, એ પેલી શબરી ભીલડીના ત્યાં ગયા, અને એ બધાને લાગ્યું કે ભગવાન જયારે આવો કોઈ ભેદભાવ નથી રાખતા ત્યારે આપણે શા માટે અંદર અંદર ઝઘડવું. વ્યાસજીએ ભાગવત લખ્યું, તે ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનને પેલી કુબજાના અંગરાગ આલેપતા લેખ્યા, એ કૃષ્ણને એમણે સામાન્ય દાસી પુત્ર વિદુરની ભાજી આરોગતા કયા, એ કૃષ્ણને ગોપીઓ જે ભરવાડન હતી એના સંગે રાસ રમતા લખ્યા, અને બધાને લાગ્યું કે આપણા ભગવાન એક છે તો શા માટે આપણે જ્ઞાતિઓને કારણે અંદર અંદર ઝઘડ્યા કરવું. અને એમ કરતા કરતા આ જે સમાજના ચાર વર્ણો ચાર આશ્રમો જુદા જુદા ફંટાઈ જતા હતા એ બધા એક આવ્યા. અને આ તુલસીદાસના રામાયણે કે એ વ્યાસના ભાગવતે કે એ ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્રીએ આવી રીતે એકનિષ્ઠ ભક્તિના જોર ઉપર લોક માધ્યમ દ્વારા ઘસાઈને ક્ષીણ થતી હિન્દુ સંસ્કૃતિને રોકતો એક બંધ બાંધી દીધો. અને વિનોબા જેવા પોતે બોલી ગયા કે નાસ્તિકતાનો એક પ્રવાહ આ સંસ્કૃતિ ઉપર આવી રહ્યો હતો, પણ એમાં આખી સંસ્કૃતિ એ તણાઈ જવાની હતી, પરંતુ એની અંદર આપણા શાસ્ત્રોએ એ વિદેશી હુમલાને ખાળી દીધો. આ શાસ્ત્રે બધાને એક કરી દીધા અને આ સંસ્કૃતિને વળી પાછું એ નૂતન જીવન પ્રાપ્ત થયું. તો આ પ્રકારે એક એણે સમાજની પણ આપણને ગોઠવણ કરી આપી છે. અને ત્રીજી વસ્તુ છે સમજની ગોઠવણ. સમજ એટલે એક શાણપણ, સમજ એટલે એક વિવેક, કે જે વિવેકના લીધે જે શાણપણના લીધે આખો સમાજ ટકી શકે, આ પૃથ્વી પર વસતા પ્રત્યેક મનુષ્ય જીવી શકે. આજે ભારતના શાસ્ત્રોએ જેવું આ ટકી રહેવાનું શાણપણ ટકી રહેવાનો વિવેક શીખ્યો છે, એવો વિવેક દુનિયાના કોઈ બીજા શાસ્ત્રોની અંદર આપણને એવું કહેવાય છે કે આજે વિશ્વની અંદર આખી આ પૃથ્વીને 30 વાર આપણે ખલાસ કરી શકીએ એટલો શસ્ત્રોનો જથ્થો એકત્રિત થઈ ગયો છે. 1981 ની અંદર 14મી જાન્યુઆરીએ જયારે જીમી કાર્ટર અમેરિકાના પ્રમુખ પદેથી ઉતર્યો નીચે, એ વખતે પોતે બોલતો ગયેલો કે હવે પછીનું યુદ્ધ એ અણયુદ્ધ થશે, અને એ અણયુદ્ધની અંદર બીજા વિશ્વયુદ્ધમાં જેટલો વિનાશ થયેલો એટલો વિનાશ પ્રત્યેક સેકન્ડે થવાનો છે. તો આટલી બધી ભયાનકતા આટલી બધી વિનાશકતાના આરે આવીને આપણે ઉભા રહી ગયા છે. આજે એટલો બધો વિનાશ એ પ્રબળ બન્યો છે કે એવા બોમ્બ શોધાયા કે માણસ પોતે મરી જશે પરંતુ આ જે જડ વસ્તુઓ છે ને એ કંઈ નાશ નહીં પામે. એટલે આપણું તૂટેલું સ્લીપર એમ નહીં એમ રહેશે ને આપણે ઉપડી જઈશું, આપણી કિંમત આપણા તૂટેલા સ્લીપર કરતાં પણ ચાલી ગઈ. તો આ પ્રકારની એક પરિસ્થિતિ આજે વિશ્વની અંદર ઊભી થઈ છે કારણ કે આ એક શાણપણ આપણે ગુમાવ્યું છે.
આપણે એક વિવેક ગુમાવ્યો છે કે આપણે પોતે જ આપણને નાશ કરવા માટે બેઠા છીએ, આપણે પોતે જ આપણને મારવા માટે બેઠા છીએ. એકવાર બે માણસો હતા ને ભેખડની ધાર ઉપર તલવારથી લડાઈ કરતા હતા, ત્યારે કોક નીચે ઉભેલા ડાયા માણસે કહ્યું કે અલ્યા આટલી ઊંચી ભેખડ ઉપર તમે જઈને આ તલવારબાજી કરો છો, પરંતુ જો નીચે પડશો તો તમે બે મરી જશો, માટે ડાયા થઈને પાછા આવી જાઓ. ત્યારે બે માંથી એક જણાએ શું કહ્યું કે સામે વાળો ડાયો થશે ને પછી હું ડાયો થઈશ, ત્યાં સુધી આ તલવારબાજી ચાલુ રહેશે. એ લોકોને ખબર નથી કે તલવારની ધાર કરતા ભેખડની ધાર વધારે ખતરનાક છે, પડશો તો તલવાર સાથે બે જણ મરશો. તો આ પ્રકારની અણસમજ એ આજે પૃથ્વી ઉપર વસતા એ મનુષ્યોની અંદર વધી છે, ત્યારે એ પરિસ્થિતિની અંદર આપણને ટકી રહેવાનું જે શાણપણ એ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. આ દેશના ઋષિઓએ સંસ્કૃતિનું પારણું ઝુલાવતા ઝુલાવતા આપણને વિદ્યાની સાથે આપણને વિવેક પણ ખૂબ જ ધરબી ધરબીને પાયો છે. આપણી સંસ્કૃતિના બે પાત્રો થઈ ગયા, એક હતો અર્જુન ને બીજો હતો અશ્વત્થામા. અર્જુનની પાસે વિદ્યા પણ હતી અને એની પાસે શાણપણ પણ હતું, અને અશ્વત્થામાની પાસે વિદ્યા હતી એની પાસે શાણપણ નહોતું, તો અંતે પોતે નાશને પામ્યો. કારણ કે એણે બ્રહ્માસ્ત્ર છોડી દીધું, વિદ્યા હતી એની પાસે બ્રહ્માસ્ત્ર છોડવાની, પણ એ છોડી દીધું, પણ એ શસ્ત્ર કેમ પાછું વાળ્યું એની પાસે એને જ્ઞાન નહોતું, અને એના લીધે એ અશ્વત્થામા પોતે એ મર્યો. જ્યારે અર્જુનની પાસે વિદ્યા હતી પરંતુ એના રથની લગામ એ કૃષ્ણ ભગવાનના હાથમાં હતી, એને વિવેક આપનારો પુરુષ એની સાથે હતો, એટલે અર્જુનની વિદ્યા એ વિવેકની લગામને કારણે એ સફળ નીવડી. આજે વિશ્વની અંદર વિદ્યાઓ બહુ વધી ગઈ છે. બેન્જામિને કહ્યું છે કે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. દુનિયાની અંદર ક્યારેય નહોતા એટલા બુદ્ધિશાળી માણસો આજે છે, છતાં પણ એ બુદ્ધિનો ઉપયોગ એ વિનાશની અંદર જ આવી રહ્યો છે. સંબંધ, સમાજ અને સમજ, આ ત્રણ ગોઠવણો આપણા શાસ્ત્રે આપણને એવી આપી છે કે જેનાથી આ સંસ્કૃતિ એ અનેક પ્રહારો થયા છતાં પણ એ નાશ પામતી નથી. જવાહરલાલ નહેરુ જેવા પણ એકવાર બોલેલા કે ભારતની અંદરથી રામાયણને મહાભારતને ખેંચી લેવામાં આવે તો શું બચે, તો કે ભારત ભારત મટી જાય. ભારતનો આત્મા એ આ શાસ્ત્રોએ ઘડ્યો છે, ભારતની સંસ્કૃતિનો પ્રાણ એ આ શાસ્ત્રો છે, એના આધારે આ સંસ્કૃતિ ટકી છે. તો આ એક આધારસ્તંભ આપણો મજબૂત છે. હવે બીજો આધારસ્તંભ આવે છે, એ આધારસ્તંભ છે મંદિર. ભારતની સંસ્કૃતિનો આધાર સ્તંભ એ મંદિરો છે, અને એટલા માટે આ સંસ્કૃતિને એ ક્યારેય ઊની આંચ આવતી નથી. એના પણ ત્રણ કારણ છે કે કેવી રીતે મંદિર એ સંસ્કૃતિનો આધાર સ્તંભ બને છે, કેવી રીતે મંદિર છે સંસ્કૃતિને ટકાવે છે. તો પહેલું કાર્ય મંદિર શું કરે છે, એ ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવે છે. અને ફેથ ઇઝ લાઈફ એન્ડ ડાઉટ ઇઝ ડેથ. શ્રદ્ધા છે ને એ જ જીવન છે, અને શંકા છે ને એ જ મૃત્યુ છે. આ વાત એ વિવેકાનંદ સ્વામીએ કરી છે. વિવેકાનંદ સ્વામી પોતે કહેતા કે વિશ્વની કોઈ પણ પ્રજાની તાકાતનો મુખ્ય સ્ત્રોત એની ભગવાનમાં શ્રદ્ધા જ રહેલી છે, અને જે દિવસે એ પ્રજાએ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી અને ભૌતિકતાને સર્વસ્વ માનવા માંડ્યું, એ દિવસથી એ પ્રજાનું મૃત્યુ થયું છે. જેણે સમગ્ર વિશ્વની અંદર ભારતનો જય જયકાર કર્યો, હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર કર્યો, વિવેકાનંદ કહેતા કે કોઈ પણ પ્રજાની તાકાત એ ભગવાનમાં શ્રદ્ધા ઉપર અવલંબે છે. બીજી એક વ્યક્તિ ભારતમાં થઈ ગઈ કે જેણે પાછલા 100 થી 125 વર્ષમાં ભારતને વિશ્વકક્ષાએ લાવીને મૂકી દીધું, ભારતની છાપ સુધારી, એ હતા ગાંધીજી. એ ગાંધીજી એકવાર રાજકોટની અંદર આવેલા, ત્યાં આગળ કાઠિયાવાડી રાજકીય પરિષદની કારોબારી સમિતિની મિટિંગ હતી, અને એની અંદર ચર્ચા નીકળી કે સત્યાગ્રહી તરીકેની મુખ્ય શરતો શું, સત્યાગ્રહી કોને કહેવાય. એની અંદર ગાંધીજીએ વાત કરી કે સત્યાગ્રહીની પહેલી શરત એ છે કે એને ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ત્યારે એમના જે સાથીદારો કેટલાક હતા, એમણે કહ્યું કે કોઈ માણસ સત્યના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ નીતિના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ કોઈ જિંદગીમાં ખોટું ના કરતો હોય, એ વ્યક્તિ ભગવાનમાં ન માને તો શું ના ચાલે. ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા વગર કોઈ પણ વ્યક્તિ એ ટકી શકે નહીં. અને પછી એમણે બહુ મુદ્દાની વાત કરી કે હું મારા 50 વર્ષના સત્યાગ્રહના અનુભવથી કહું છું કે માણસ ઉપર જ્યારે આફત તૂટી પડે છે ત્યારે છેલ્લી ઘડીએ ભગવાન સિવાય તેને કોઈ આધાર રહેતો નથી, માટે તે વખતે જો તે ન માને ભગવાનમાં તે છેવટે તૂટી પડે છે અને વહેલો મોડો ચોક્કસ એ નાશ પામે છે. તો એ પોતે માનતા કે ભગવાનમાં શ્રદ્ધા છે ને એ જ આપણને ટકાવવા માટે એ પૂરતી છે. આ ગાંધીજી એ સામાન્ય નહોતા. જેણે હિટલરને હંફાવ્યો એવા ઇંગ્લેન્ડને એમણે લાકડી ઉગામ્યા વગર આ ભારતની બહાર ફેંકી દીધું. જેનો સૂર્ય ક્યારેય વિશ્વની અંદર આથમતો નહીં એ બ્રિટિશ રાજ સત્તા, એની સામે એક પણ ગોળી ચલાયા વગર એના પાયા 150 વર્ષના તે ઉખાડીને ફેંકી દીધા. એ ગાંધીજી કહેતા કે ભગવાનમાં શ્રદ્ધા વગર એ કોઈ પણ વ્યક્તિ એ વહેલી મોડી ચોક્કસ એ ભાંગી પડતી હોય છે. તે ભગવાનમાં શ્રદ્ધા આ મંદિરો દ્વારા ટકતી હોય છે. એ મંદિરોમાં જે ભગવાન હોય છે એના દ્વારા એ શ્રદ્ધા ટકતી હોય છે. બીજી વસ્તુ
કે મંદિરો શું કાર્ય કરે છે, તો આ મંદિરો દ્વારા દૈવી પુરુષોનું નિર્માણ થતું હોય છે. બાઇબલની અંદર સોડમ શહેરની એક કથા આવે છે, એની અંદર વાત એવી છે કે એક વાર સોડમ શહેરની અંદર જ્યારે કોઈ પણ દૈવી માણસ એ ભગવાનને દેખાયો નહીં, ત્યારે ભગવાને એ શહેરનો નાશ કરી નાખ્યો. પેલા એમણે કહ્યું હશે કે આમાંથી કોઈ એક સારો માણસ લઈ આવો તો હું આ શહેરને જીવતું રાખું, નહીંતર એનો નાશ કરી નાખીશ. પણ એક પણ માણસ એવો દૈવી ગુણવાળો મળ્યો નહીં, અંતે એ શહેરનો નાશ થયો. આ કથા આપણને એટલું સમજાવે છે કે વિશ્વ છે ને એ દૈવી ગુણોની વ્યક્તિઓ દ્વારા ટકતું હોય છે, એની દ્વારા એ પોતે જીવંત રહેતું હોય છે. જેમ કોઈ શેઠિયો હોય, એ સારો કારકુન હોય, તેને એક્સટેન્શન આપે કે ના તારી એવરેજ પૂરી થાય છે આ નોકરીમાં, પરંતુ તું 2 વર્ષ વધારે નોકરી કરીજે. એમ સારા માણસોને જે જોઈને એ ભગવાન આ વિશ્વને એક્સટેન્શન આપતા હોય છે કે ના વાંધો નહીં, આટલા તો સારા માણસો છે ને, તો એના દ્વારા આ ટકતું હોય છે. એટલે જ એક ઉક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં મંદિર બને ને તો બ્રહ્માંડની આવરદા 10,000 વર્ષ વધી જાય છે. કારણ કે મંદિરો દ્વારા આવા દૈવી માણસો એ નિર્માણ પામતા હોય છે. તો આ મંદિર છે એનું એક કાર્ય આ છે કે માણસોને દૈવી બનાવે છે, એની અંદર એવા સદગુણો આપે છે. જન્મથી તો આપણે દૈવી ને આસુરી બંને સંપત્તિઓને લઈને જ આવતા હોઈએ છીએ, પરંતુ આપણો આસુરી ભાવ એ ધીમે ધીમે જો એવું વાતાવરણ ના મળે ને તે વધતો જતો હોય છે, અને જો દૈવી વાતાવરણ મળે તો દૈવી ભાવ પણ વધતો જાય. તો એ દૈવી વાતાવરણ આપણને આ મંદિરો દ્વારા પૂરું પડતું હોય છે, અને આપણે બધા જ એ દૈવી ગુણોવાળા આ મંદિરોને લીધે બનતા હોઈએ છીએ. ભાગવતની અંદર દેવો અને અસુરોની વાત આવે છે. દેવો અને અસુરોના પિતા એક જ હતા, કશ્યપ ઋષિ, પરંતુ એમની માતાઓ જુદી હતી. દૈત્યોની માતા હતી, એનું નામ હતું દીતિ, અને જે દેવતાઓ હતા એની માતાનું નામ હતું અદિતિ. પરંતુ એકવાર જે દીતિ હતી એને કશ્યપની પાસે ગેર સમયે આ અંગ સંગના સુખની માગણી કરી. કશ્યપ ઋષિએ કહ્યું કે અત્યારે યોગ્ય સમય નથી, અત્યારે આ પ્રકારની ક્રિયા થાય નહીં, શાસ્ત્રોની અંદર નિષેધ છે. પરંતુ દીતિ હશે એ પોતે કામને કારણે એટલા બધા વ્યાકુળ બનેલા, એમણે આગ્રહ ચાલુ રાખ્યો અને છેવટે ન છૂટકે કશ્યપ ઋષિએ દીતિનો સંગ કર્યો, અને એ અસામાજિકતા એ અસંયમને લીધે એ દીતિમાંથી જે પ્રજા ઉત્પન્ન થઈ એ દૈત્યો થયા. તો આપણી અસામાજિકતા, આપણો અસંયમ એ સમાજમાં આસુરોનું નિર્માણ એ કરતો હોય છે. આપણે બધા જ આદિત્ય જેવા થવાની શક્યતાવાળા છીએ, છતાં પણ માણસ દૈત્ય કેમ બને છે? યોગ્ય વાતાવરણના અભાવે. તેની અસામાજિકતા, એનો અસંયમ એ દૂર કોણ કરે? એ આ મંદિરો દ્વારા થતો હોય છે, એવું વાતાવરણ એને મળે છે. અને ત્રીજી વસ્તુ છે, પ્રમુખ સ્વામી મહારાજ મંદિરની વ્યાખ્યા કરતા કહે છે કે મનને સ્થિર કરે એ મંદિર. આપણા જીવનની અંદર આપણે જોઈએ તો વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશના મૂળની અંદર મનની સ્થિરતા કે અસ્થિરતા એ જવાબદાર છે. કોઈ પણ વ્યક્તિનો વિનાશ થાય તેમાં પણ મનની અસ્થિરતા હશે, કોઈ પણ સંસ્કૃતિનો વિનાશ થાય તેમાં પણ એ સંસ્કૃતિના અનુયાયીઓ માણસોની અસ્થિરતા હશે. તો કોઈ પણ વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશ થાય જેના મૂળમાં એ માણસના મનની સ્થિરતા કે અસ્થિરતા જવાબદાર છે. અમેરિકાની અંદર થોડા વર્ષો પહેલા એક પ્રસંગ બની ગયો. અમેરિકામાં વર્જિનિયાની અંદર એક પાર્ક રેન્જર રોય સલિવન થઈને એક વ્યક્તિ થઈ ગયો. આ રોય સલિવને પોતે મરી ગયો, એના પહેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની અંદર પોતાનું નામ અમર કરી ગયો. કારણ શું હતું? કઈ સિદ્ધિના માટે એને ગિનિસ બુકમાં નામ મળ્યું? તો એની ઉપર 7-7 વખત વીજળી પડી, છતાં પણ એ માણસ જીવતો રહ્યો. 7 વખત વીજળી પડવા છતાં પણ માણસ જીવતો રહેલો ને એટલે ગિનિસ બુકની અંદર એનું નામ ગયું. પરંતુ એ માણસ પોતે મૃત્યુ કેવી રીતે પામ્યો? એની પ્રેમિકાએ એકવાર એનો તિરસ્કાર કર્યો અને એને ખોટું લાગી ગયું ને આણે આપઘાત કરી નાખ્યો. જો મનની અસ્થિરતા, વીજળીના જે ઘા સહન કરી શકે એ વ્યક્તિનું મન અસ્થિર થયું ને માણસ પોતે મરી ગયો. તો વ્યક્તિગત વિનાશના મૂળની અંદર આ મનની અસ્થિરતા જ. હાઇડ્રોજન બોમ્બને બનાવનારો એડવર્ડ ટેલર, એકવાર એના મિત્રે એનું અપમાન કર્યું, જિંદગીભર એને લીધે પોતે દુઃખી રહેલો. આટલી મોટી શોધ કરવા બદલ એને જે સન્માન મળ્યું એ સન્માન પેલા અપમાનને ઢાંકી શક્યું નહીં અને જીવનભર એ પોતે દુઃખી રહ્યો. તો વ્યક્તિગત વિનાશ કે અશાંતિના મૂળની અંદર મનની અસ્થિરતા છે. સમષ્ટિગત વિનાશના મૂળની અંદર પણ એ જ છે. યુનેસ્કોની પ્રથમ પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે કે યુદ્ધ સૌથી પહેલા માનવીના મનમાં પેદા થાય છે, અને તેથી માનવીના મનમાં જ શાંતિ માટેના કવચ રચાવા જોઈશે. મનમાં યુદ્ધ શરૂ થાય પછી એ ભૂમિ ઉપર આવતું હોય છે. એટલે મનને પહેલા સ્થિર કરવાની વધારે જરૂર છે. અને મન સ્થિર ક્યારે થાય? કોઈ સ્થિર વસ્તુમાં પરોવાય ને તો એ મન સ્થિર થાય. કોઈ માણસ પડતો હોય અને માણસ પડતા ઝાડને પકડે તો શું દશા થાય? એ વહેલો પડે એઠો. પડતા ઝાડને પકડવાથી સ્થિર નથી થવાતું, સ્થિર ઝાડને પકડવાથી સ્થિર થવાય. એમ દુનિયાની પ્રત્યેક વસ્તુઓ છે ને અસ્થિર છે. જે કાલે હતી આજે નથી રહેતી, અને જે આજે છે કાલે નથી રહેતી. એમાં આપણે આપણું મન જોડીશું તો આપણું મન ક્યારે સ્થિર નહીં થાય. પરંતુ જે સ્થિર તત્વ છે એ છે ભગવાન અને સંત.
એ ભગવાન અને સંતની અંદર આપણે જો જોડાઈએ તો આપણું મન એ સ્થિર થતું હોય છે, આપણા મનના પ્રશ્નોનું સમાધાન મળતું હોય છે. અને એટલે ગાંધીજી પોતે કહેતા કે મંદિર વિના હિન્દુ ધર્મ ન ચાલે, મંદિરો તોડી નાખવા એ યોગ્ય નથી, મંદિર તોડો એટલે ધર્મ તૂટ્યો, મંદિરો તે ધર્મની સભ્યતાનું સંગ્રહ સ્થાન છે, આજે કરોડો માણસો મંદિરમાંથી જે આશ્વાસન મેળવે છે એ મંદિરોને જમીન દોસ્ત કરીને એમની પાસેથી લઈ લો અને પછી જુઓ કે કેટલું ભયાનક પરિણામ આવે છે. તો આપણા મનના પ્રશ્નોનું સમાધાન આ મંદિર આપણને આપે છે. મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલના ખાટલા ઉપર સુઈ જવાથી મળતું નથી, શરીરના પ્રશ્નોનું મળે, મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલમાં જવાથી મળતું નથી, મનના પ્રશ્નોનું સમાધાન એ શાળાઓમાં જવાથી મળતું નથી, મનના પ્રશ્નોનું સમાધાન એ થિયેટરમાં જવાથી મળતું નથી, મનના પ્રશ્નોનું સમાધાન એ એમ્યુઝમેન્ટ પાર્કમાં લપસણીઓ ખાવાથી મળતું નથી, મનના પ્રશ્નોનું સમાધાન એ દારૂના પીઠામાં જઈને બે ગ્લાસ ચડાવવાથી મળતું નથી, અથવા તો મનના પ્રશ્નોનું સમાધાન એ તમાકુ ખાવાથી પણ પ્રાપ્ત થતું નથી, નહીતર તમાકુને સંકટ મોચન દેવું કહીને બધા પધરાયા હોત મંદિરમાં, પણ એવું કોઈ કરતું નથી. એ મનના પ્રશ્નોનું સમાધાન એ મંદિર આપે છે. અને એટલા માટે આ મન સ્થિર થઈ જાય છે, એનાથી માણસો સ્થિર થાય છે, અને સુસ્થિર માણસોની ઉપર ઉભેલી સંસ્કૃતિ પણ એ સ્થિર રહે એમાં કોઈ શંકા નથી. તો આ ત્રણ રીતે મંદિર પણ એ આપણી સંસ્કૃતિને એ ટકાવે છે, કેવળ ટકાવવા પૂરતું નહીં પણ એ સંસ્કૃતિને આગળ ને આગળ એ ધપાવે છે. સંસ્કૃતિના દિગ્વિજયો એ મંદિરો દ્વારા થતા હોય છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી ઈસવીસન 1999માં નૈરોબીની અંદર મંદિર બાંધ્યું, જેના મહંત તરીકે પૂજ્ય આચાર્ય સ્વામીનો લાભ આપણને મળવાનો છે, બે વર્ષ સુધી રહી ચૂકેલા છે. એ મંદિરનું ઉદઘાટન જયારે થયું ત્યારે હંગેરીના રાજદૂત ડોક્ટર ટીથ ત્યાં આવેલા, અને એમણે આ મંદિર જોયું અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કર્યા. પોતે બોલ્યા કે મારી ઘણા વખતથી ભારત જવાની ઈચ્છા હતી, આ મંદિર જોયા પછી એ ઈચ્છા વધારે તીવ્ર બની છે અને હું હવે ચોક્કસ ભારતને જોવા માટે જઈશ. આ મંદિરમાં એકદમ આધ્યાત્મિકતા સભર વાતાવરણ અનુભવાય છે. હવે સામ્યવાદના લાલ ઝંડાની છાયાની અંદર ઉછરેલો માણસ એને આધ્યાત્મિકતાથી ભારત જોવાની ઈચ્છા થાય તો આ મંદિરે કેવો આ સંસ્કૃતિનો એક જબરદસ્ત પ્રભાવ એના મનની અંદર જન્માવ્યો હશે અને જમાવ્યો હશે. અને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા તાજમહાલ જોઈને ના થઈ, એને લાલ કિલ્લો સાંભળીને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા ના થઈ, પણ આ મંદિર દ્વારા એને આ ઈચ્છા જાગૃત થઈ. બીબીસી ટીવીના રિપોર્ટર લિનલીઓ એણે જ્યારે 1995માં લંડનનું સ્વામિનારાયણ મંદિર જે ઉદઘાટિત થયું સ્વામીશ્રી દ્વારા એ જોયું, ત્યારે એણે પોતે વાત કરી કે હું આશા રાખું છું કે ભારતની જેમ અહીંયા બ્રિટનમાં પણ હિન્દુત્વ વિકાસ પામે. હવે જે માણસે 150-150 વર્ષ સુધી ભારતની સંસ્કૃતિને કચડવાના પ્રયત્નો કર્યા હોય એ માણસોના અંતરમાં ભાવના થાય કે અમારા દેશમાં પણ હિન્દુ ધર્મ પ્રસાર પામે તો આ મંદિર શું કાર્ય કરે છે, કેવી રીતે સંસ્કૃતિને ફેલાવે છે એની વાત એ આપણને સમજાય. લંડનની અંદર એક મુસ્લિમ ટેક્સી ડ્રાઈવર છે, એણે પોતે નિયમ રાખ્યો છે કે રોજ સવારે આ લંડનના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી પછી ટેક્સીનું આગળનું કામ ચાલુ કરવાનું. હવે આવા ધર્માંધ મુસ્લિમોની અંદર પણ ભારતની સંસ્કૃતિ પ્રત્યે આટલો આદર જન્માવી શકે તે મંદિર કેવી રીતે આ સંસ્કૃતિની સેવા કરે છે આપણને સમજાય છે. એક બહુ જ મોટા હિન્દુ ઉદ્યોગપતિ જેનું બ્રિટનના ધનાઢ્યોમાં 1-10 નામ આવે, એ માણસે પોતે વાત કરી કે છેલ્લા 50 વર્ષથી ભારતના રાષ્ટ્રપતિઓ અને ભારતના વડાપ્રધાનો એ ભારતની છાપ સુધારવા વિશ્વમાં પ્રયાસ કરે છે, ખૂબ મોટા પ્રમાણમાં ધન અને માનવ શક્તિનો વ્યય થાય છે, પણ આ 50 વર્ષમાં ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓ અને અત્યાર સુધીના વડાપ્રધાનો અને હાઈ કમિશનરો જે છાપ નથી સુધારી શક્યા એ છાપ માત્ર 5 દિવસની લંડનના સ્વામિનારાયણ મંદિરે બદલી નાખી છે. જો આ સંસ્કૃતિનું કાર્ય આ મંદિર દ્વારા આ રીતે થતું હોય છે તો આ મંદિરો ખાલી સંસ્કૃતિને ટકાવે છે એટલું નહીં, એ સંસ્કૃતિને ફેલાવતા જ હોય છે. અને આ સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિર છે ને, એ જેટલું આપણે સમજીએ છીએ ને એના કરતાં ભારત ઉપર આક્રમણ કરનારા વધારે સારી રીતે સમજતા હતા. કારણ કે એ લોકોએ આક્રમણ કરીને સૌથી પહેલા પ્રહાર કોની ઉપર કર્યા છે, આપણા મંદિરો તોડ્યા છે. એમણે હોસ્પિટલ આવીને ભારતમાં તોડી નહીં, એમણે ભારતની અંદર આવીને કોઈ શાળા ઉપર હુમલા નથી કર્યા, એમણે ભારતની અંદર આવીને કોઈ જોવાલાયક સ્થળોનો ધ્વંસ નથી કર્યો, પણ એ લોકોએ પહેલા હુમલા ભારતના મંદિર ઉપર કર્યા. કારણ કે સમજતા હતા કે ભારતની સંસ્કૃતિમાંથી જ્યાં સુધી મંદિરો નહીં જાય ને ત્યાં સુધી આ સંસ્કૃતિ જવાની નથી. આજે ઘણા ભારતના કથાકણ સાધુઓ નથી સમજતા, એ લોકો મંદિરોની ઘણી વાર નિંદા કરતા હોય કે મંદિરોની જરૂર શા માટે છે, મંદિરો શા માટે આવી રીતે એની પાછળ પૈસા ખર્ચાય છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ મંદિરો એ આ સંસ્કૃતિને ટકાવે છે. વૃક્ષ પોતે જ મૂળની નિંદા કરે તો કેવું કહેવાય, આજે સિતાર હોય એ પોતે પોતાના તારની કડક આલોચના કરે દૃષ્ટતા કેવી કહેવાય, આજે નદી હોય એ પોતાના કિનારોને વખોડે કેવું કહેવાય, નદી કિનારાને તોડશે તો નદી જ નહીં રહે, તળાવ બની જશે, ખાબોચિયું થઈ જશે અને સુકાઈ જશે. આજે વૃક્ષ મૂળની નિંદા કરે તો ચાલે, મૂળ વગર વૃક્ષ ઊંચું નહીં વધે, ફૂલે નહીં ને ફાલે પણ નહીં. આજે સિતાર વગર તાર, તાર વગર સિતારની શું દશા થાય,
એક દંડા તરીકે ઉપયોગ કરી શકીએ જો આપણને જરૂર પડે તો, બીજો કોઈ ઉપયોગ ના થાય એનો. તો આ મંદિરો એ આપણને ટકાવ્યા છે, એ મંદિરો એના દ્વારા આપણે ટકી શક્યા છીએ. આ મંદિરો આપણા ઋષિઓએ આપણને આપ્યા, એના કારણે આ ભારતની સંસ્કૃતિ એનો ક્યારેય નાશ થયો નથી. અને ત્રીજું પરિબળ, છેલ્લો આધારસ્તંભ એ છે સંત. સંત દ્વારા આ સંસ્કૃતિ એવી મજબૂતાઈ પ્રાપ્ત કરીને આજે ઊભી છે કે એના પાયા એ કોઈ હચમચાવી શક્યું નથી. અને આ વાત કેટલી સાચી છે એ આપણે બધા અહીંયા હિન્દુઓ બેઠા છીએ, આપણે બધા ભારતીયો બેઠા છીએ, તો એને સમજાવવાની આવશ્યકતા એ મને લાગતી નથી. કારણ કે આપણે બધા ભારતીય રહી શક્યા છીએ, આપણે બધા હિન્દુ રહી શક્યા છીએ ને, એનું શ્રેય એ આવા સંતોના ફાળે જાય છે. બુદ્ધથી આક્રાંત ભારતને શંકરાચાર્યએ બચાવ્યું. જો શંકરાચાર્ય ભારતની અંદર ના હોત તો ભારતની અંદર કદાચ એ બૌદ્ધ ધર્મ એ ફેલાઈ ચૂક્યો હોત. ત્યાર પછી તમે જુઓ તો જેને હનુમાનનો અવતાર માનવામાં આવે છે એવા મહારાષ્ટ્રીયન સંત સમર્થ રામદાસ, એણે પોતે મુસ્લિમોથી આક્રાંત થતા ભારતને બચાવ્યું. છત્રપતિ શિવાજી, એના વીર સરદારો અને બહાદુર માવળા સિપાહીઓની અંદર એમણે ધર્મના તેજ પૂર્યા અને એના દ્વારા આ સંસ્કૃતિ ટકી. એવું કહેવાય છે કે શિવાજી ન હોત તો સુન્નત હો જાત સબકી. જો શિવાજી ના હોત ને તો બધા જ એ આપણે હિન્દુ મટી ગયા હોત. પરંતુ એ શિવાજીને જેણે પ્રેરણા આપી એના મૂળની અંદર હતા એ સંત સમર્થ રામદાસ. તો આ સંસ્કૃતિ જે ટકી છે એ આ સંતોના દ્વારા ટકી છે. અને નજીકનું જ આપણે જોઈએ તો આપણું આ ગુજરાત, એની અંદર અત્યારે મોટાભાગની વસ્તી એ આપણા હિન્દુઓની છે. અને એની અંદર ભારતને જે પોતે પોતાની માતા માને છે એવા વ્યક્તિઓની છે, એના મૂળની અંદર કોણ છે? એના મૂળમાં છે ભગવાન સ્વામિનારાયણ અને એમના 500 પરમહંસો. તમને થશે કે કેવી રીતે? તો 1826 સાલની અંદર આપણા ગુજરાતની અંદર લોર્ડ બિશપ હેબર કરીને એક ખ્રિસ્તી પાદરી એ પોતે અંગ્રેજો દ્વારા અહીંયા મોકલવામાં આવેલો. આ ખ્રિસ્તી પાદરી કોઈ સામાન્ય નહોતો, એ ધર્મ તત્વજ્ઞાન સાહિત્ય અને સમાજ વિદ્યાનો જાણકાર હતો, કુશળ ચિત્રકાર હતો, સમર્થ લેખક હતો, પ્રભાવશાળી વક્તા હતો, કોઈ પણ વિચક્ષણ અને વ્યવહાર દક્ષ રાજકારણીમાં જે ગુણો અને બધા ગુણો આની અંદર હતા, અને એની સાથે સ્વધર્મ પ્રેમ અને ઈશ્વર નિષ્ઠા પોતાના ભગવાનમાં એને હતી. અંગ્રેજોને લાગ્યું કે આ માણસ આપણા ધર્મનો પ્રચાર કરવા માટે એકદમ યોગ્ય છે, અને એમણે એને ગુજરાતની અંદર મોકલ્યો કલકત્તાથી કે તમે ગુજરાતમાં જાઓ અને ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરો અને બધાને આપણો ધર્મ આપી આવો. અને એ પોતે ત્યાં આગળ આવ્યો. એક રાજાના જેવી સુવિધાઓ અંગ્રેજોને પૂરી પાડતા એણે પોતાની ડાયરીમાં લખ્યું છે કે હું જ્યાં જઉં ત્યાં દરેક મિલિટરીના ઓફિસરોને સૂચના આપી દેવામાં આવેલી કે આને જે વસ્તુ જોઈએ તમારે આપી દેવી, કોઈ પ્રશ્ન નહીં કરવાનો. આવી પ્રકારે આ બાદશાહી સન્માન સાથે ગુજરાતની અંદર આવ્યો. એને અહીંયા કલેક્ટર હતા ખેડામાં વિલિયમ્સ, એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાત ગોઠવાઈ. ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાતનો હેતુ શું હતો? એ બિશપ એબરને એવું હતું કે હું ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરી દઉં, એટલે એના જે 20 લાખ અનુયાયી છે એ બધા મારા ધર્મના થઈ જાય, અને પછી કોઈ બીજું કાર્ય આપણે ધર્મ પ્રચાર પ્રસાર કરવા માટે કરવાનું રહેશે નહીં. હોશિયાર હશે એટલે એકને જ પકડવા માંગતો હતો. અને 26 માર્ચ 1825 ના દિવસે એની મુલાકાત થઈ ભગવાન સ્વામિનારાયણ સાથે. 4 એપ્રિલ સુધી રોકાવાનો હતો ખેડાની અંદર. એને થયું કે આ 10 દિવસનો જે મારી પાસે સમય છે ને, એ દરમિયાન હું ભગવાન સ્વામિનારાયણને મારી પાસે રાખીશ, એમને ધર્મની વાતો કરીશ, એમને પછી મારી સાથે મુંબઈ ફરવા લઈ જઈશ, ત્યાં મારા મિશનરીઓના જે માણસ એની સાથે મુલાકાત કરાવીશ, અને એમ કરીને એમને હું ખ્રિસ્તી બનાવી દઈશ. અને આ રીતે એ પોતે ત્યાં આગળ આવ્યો. પરંતુ ભગવાન સ્વામિનારાયણના ભક્તો જોયા એણે, ભગવાન સ્વામિનારાયણનું પોતાનું વર્તન જોયું, અને એના મુખની અંદરથી ઉદ્ગારો સરી પડ્યા. આ બહુ કથા તો લાંબી છે આખો પ્રસંગ, પરંતુ અંતે પોતે બોલ્યો કે હાઉ લોંગ એ ટાઈમ મસ્ટ ઇલેપ્સ બિફોર એની ક્રિશ્ચિયન ટીચર ઇન ઇન્ડિયા કેન હોપ ટુ બી ધસ લવડ એન્ડ હોનર્ડ. કે ભગવાન સ્વામિનારાયણે જે આદર આ ગુજરાતમાં પ્રાપ્ત કર્યો છે એ પ્રાપ્ત કરવા માટે કોઈ ખ્રિસ્તી ધર્મગુરુને કોણ જાણે કેટલાય વર્ષો નીકળી જશે. અને એને લાગ્યું કે અહીંયા આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર નહીં કરી શકીએ. એ પોતે જેવો આવેલો ને એવો પાછો જતો રહ્યો. આજે ગુજરાત એ હિન્દુઓની વસ્તીવાળું છે એનું શ્રેય આ ભગવાન સ્વામિનારાયણને જાય છે. જો એ ના હોત ને તો આપણે બધા જ્હોન જેઠા અને મેરી મોહન થઈ ગયા હોત. પરંતુ એમણે પોતે આપણને બચાવ્યા, એમણે પોતે આ હિન્દુ સંસ્કૃતિને બચાવી. તો આ એક બહુ મોટી વસ્તુ છે. મંદિર હોય, શાસ્ત્ર હોય, પણ આવી જો આધ્યાત્મિક વિભૂતિ ના હોય ને, આવા જો એક સંત ના હોય ને, તો એ કાર્ય ટકતું નથી. તો સંત એ શાસ્ત્ર પણ રચે અને મંદિર પણ કરી આપે, અને એટલા માટે આ સંત એ બહુ આધારસ્તંભ મોટો છે. કદાચ આપણી પાસે શાસ્ત્ર ના હોય, કદાચ આપણી પાસે મંદિર ના હોય, પણ જો સંસ્કૃતિની પાસે એક સંત હશે ને પ્રમુખ સ્વામી જેવા,
તો પણ ભારતીય સંસ્કૃતિ ક્યારેય નાશ નહીં પામે, કારણ કે આવા સંત એ શાસ્ત્રોની અંદર પ્રાણ પૂરતા હોય છે. શાસ્ત્ર વાંચીને બહુ ઓછાને ભગવાનના માર્ગે ચાલવાની પ્રેરણા મળે, પણ એ શાસ્ત્રમાં લખેલું જીવન જ્યારે આપણને પ્રત્યક્ષ દેખાય ને ત્યારે આપણને ચાલવાનું બળ એ મળતું હોય છે. શાસ્ત્રમાં બધા વિધિ વિધાન લખ્યા જ હોય કેમ જીવવું કેમ રહેવું, છતાં પણ આપણે પાળી નથી શકતા, પણ એનું મૂર્તિમાન ઉદાહરણ સામે દેખાય તો એ પળાય. જેમ ટ્રાફિકની પુસ્તિકામાં ટ્રાફિકના બધા નિયમ તો આવે જ છે ને, છતાં પણ પોલીસ રાખવી પડે. કેમ કે ટ્રાફિકની પુસ્તિકા વાંચીને કોઈ ટ્રાફિકના નિયમ પાળતું નથી, પોલીસ હોય તો નીકળી જતા હોય, પછી પુસ્તિકાની તો શું દશા થાય. એટલે ત્યાં પોલીસ જોઈએ, એમ શાસ્ત્ર હોય પણ એની સાથે એ સંત પણ હોવા જોઈએ, અને એ સંત આ સંસ્કૃતિને ટકાવે અને સંસ્કૃતિને પ્રસરાવે. મહર્ષિ અરવિંદ કહેતા કે પ્યોરિટી ઓફ વન મેન કેન સેવ ધ હોલ વર્લ્ડ, કે એક માણસ જેવો શુદ્ધ હોય ને આખી દુનિયાને પોતે બચાવે. આજે પ્રમુખ સ્વામી મહારાજે જગતના આધારરૂપ સંતની ભૂમિકા એ પોતે બજાવી રહ્યા છે. આ હું નથી કહેતો, પરંતુ મુનિ સુશીલ કુમાર જૈન ધર્મના બહુ મોટા આચાર્ય થઈ ગયા, અથવા તો કાળ ધર્મ પામી ગયા, પણ એમણે વાત કરેલી કે આપણી આ ભારતની સંસ્કૃતિને રામ અને કૃષ્ણ, નરસિંહ અને મીરા, કબીર અને નાનકે આવીને પોષી છે, સંવર્ધિત કરી છે, ટકાવી છે, બચાવી છે, આગળ વધારી છે. પરંતુ અત્યારે આપણે કળિયુગની અંદર એવા એક પુરુષને શોધી રહ્યા છે કે જે ફરીવાર ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જાય, ફરીવાર ભારતની સંસ્કૃતિને ટકાવે. ભગવાનની દયાથી આપણને એવા પુરુષ મળ્યા છે અને એનું નામ છે પ્રમુખ સ્વામી મહારાજ. આ વાત એમણે પોતે કરી. તો આ સંત એ જગતને એ પોતે ટકાવતા હોય છે. પોલ બોટંગ જ્યારે 1988 અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા સન્માન થયું, અને એ વખતે પોલ બોટંગે વાત કરેલી તેના સંસદ સભ્યએ કે વિનાશના પંથે જતી અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમારી આ પાર્લામેન્ટમાં તમારી ઉપસ્થિતિ અત્યંત અનિવાર્ય છે. એ લોકોને પણ લાગ્યું કે નહીં, સંત હશે તો આ સંસ્કૃતિ ટકશે. સત્યમિત્રાનંદ ગિરી, ભૂતપૂર્વ શંકરાચાર્ય, એમણે 1991માં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉત્સવ જોયો અમેરિકામાં, ત્યારે એમણે કહ્યું કે હવે અમેરિકાની અંદર ભારતીયો એ ઊંચું માથું રાખીને ચાલી શકશે, કારણ કે ભારતીયોની લઘુતા ગ્રંથિ તોડી નાખે એવો ઉત્સવ આ પ્રમુખ સ્વામી આજે અમેરિકાની અંદર ઉજવ્યો. એલ કે અડવાણી 1995માં જ્યારે લંડન સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટનમાં આવેલા, ત્યારે એમણે વાત કરી કે હું લંડનમાં આવ્યો ત્યારે અહીંના પ્રસિદ્ધ અખબાર ગાર્ડિયન એને મેં ઉપાડ્યું, અને એ મંદિરની વાત આ ગાર્ડિયન છાપું કરતું હતું, અને એ ગાર્ડિયન છાપામાં લખેલું લંડનના મંદિર માટે કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ, કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ આજે બ્રિટનની ભૂમિ ઉપર થયો છે, અને મને આનંદ એટલા માટે થયો કે આ સમાચારે ભારતમાંથી પ્રસારિત થતા નહોતા, પરંતુ ભારતથી હજારો માઇલ દૂર એક બીજી સંસ્કૃતિ દ્વારા સમાચાર પ્રસારિત થતા હતા. તો જુઓ, આ સંત દ્વારા સંસ્કૃતિ આટલી હદ સુધી એ મજબૂત થતી હોય છે, તો આ ત્રીજો પણ આધારસ્તંભ આપણી સંસ્કૃતિની પાસે છે. અને આ ત્રણ, શાસ્ત્ર, મંદિર ને સંત, એ ત્રણ આધારસ્તંભ એવા આપણી પાસે છે કે જેનાથી આ સંસ્કૃતિ પોતે ટકી છે, આગવી ઓળખ સાથે ટકી છે, અને આ ત્રણેય પાયાને ભગવાનનો આધાર છે ને, એટલે આ સંસ્કૃતિ એ શાશ્વત રહેવાની છે. કારણ કે શાસ્ત્રો છે એ ભગવાનના છે, મંદિરો છે એ ભગવાનના છે, સંતો છે એ ભગવાનના છે, અને ભગવાન શાશ્વત છે. માટે આપણી આ ભારતની સંસ્કૃતિ એ પણ શાશ્વત રહેવાની. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પશ્ય દેવસ્ય કાર્યમ ન જજાર ન મ્રિયતે, કે જુઓ ભગવાનનું કાર્ય કે નાશ પણ નથી પામતું અને જીર્ણ પણ નથી થતું. તો આવી એક સંસ્કૃતિ આપણી પાસે છે, એને આ શાસ્ત્રોએ, આ મંદિરોએ અને આ સંતોએ ટકાવી છે. હવે આ તો આપણે વાત સાંભળી, પરંતુ એને ટકાવવા માટે છેલ્લે એટલું કહેવાનું કે આપણે પણ થોડો પ્રયત્ન એ કરવો. તો આપણે કેવી રીતે પ્રયત્ન કરી શકીએ? તો જે ભગવાનમાં આપણે માનતા હોઈએ, તે ભગવાનના જે શાસ્ત્ર હોય, એ શાસ્ત્રનું રોજ એક પાનું જો આપણે વાંચીશું ને, તો સંસ્કૃતિના પાયાની અંદર એક મુઠ્ઠી સિમેન્ટ આપણે નાખ્યો કહેવાશે, કહેતા કે એની થોડીક પણ આપણે મજબૂતાઈમાં આપણો પણ ફાળો ગણાશે. જે ભગવાનમાં આપણે માનતા હોઈએ, એ ભગવાનના મંદિરની અંદર અઠવાડિયે એક વાર પણ જો આપણે જવાનું રાખીશું ને, તો આપણી આ સંસ્કૃતિ માટેની એક મોટી સેવા થશે. અને જે સંતમાં આપણને શ્રદ્ધા હોય, એ સંતના સમાગમની અંદર પણ આપણે અવારનવાર જવાનું રાખીશું અને એના આદેશ પાલન કરવાનું રાખીશું, તો એ આ સંસ્કૃતિની આપણી એક મોટી સેવા ગણાશે. તો આવા ત્રણ એક ઉન્નત આધારસ્તંભો ઉપર આપણી સંસ્કૃતિ ઊભી છે, એને આપણે વધારે ને વધારે મજબૂત કરાવી અને આપણે પણ એનો સારામાં સારો લાભ લઈને આપણે પણ એ અમર પંક્તિમાં ભળી શકીએ, એવી પ્રકારે જીવન ઘડવાનું બળ આપણને પણ મળે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवानी जय। भुजमां श्रीरे वात करता कहू, हरिभक्त थया छे ते सौने कष्ट आया छे। हरिभगत थाय ने कष्ट आवे फरजियात छे, एनो घड़तर करवानुं छे। काचा छो पाका छो એ જોવાનું છે, એટલે મારા ઘડતર રૂપે આ બધું કરે છે। ભુજમાં શ્રીરે વાત કરતા કહ્યું, હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે। હરિભક્ત કાચો છે કે પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય છે। બરાબર, પાકો જો પરીક્ષા આપે છે ને, અંતે વર્ષના અંતે પરીક્ષા લેવાય છે, એ શા માટે કાચો છે કે પાકો એમ મહારાજ રોજ પરીક્ષા લેવાય છે, 24 કલાક પરીક્ષા લેવાય છે। જાણે સમજે તો, નહીં તો બધું હવામાં જાય। હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે। હરિભક્ત કાચો કે પાકો કષ્ટ આવે ત્યારે જણાય છે। કષ્ટમાં જે ધીરજ રાખે, કષ્ટમાં જે ધીરજ રાખે, આપણે ઉતાવળિયા થઈ જઈએ છે, કેમ ભગવાન કરતા નથી, મારી ભક્તિ સામું જોતા નથી, એવું બધું લવરી કરે, લવરી જ કહેવાય ને। સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક દુઃખ અધિક સુખ મળે છે। કષ્ટ વિના સુખ નથી। ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશને સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા। ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ આવ્યા, અપાર સહન કરવા પડ્યા છે। ભગવાનમાં માત પિતા હોવા છતાંય વસુદેવ દેવકીને દુઃખ આવ્યા છે। બધા ભગવાનના ભક્તને કષ્ટ આવે છે, અને કષ્ટ આવવાનું કારણ ભગવાન દયાળુ છે, અને છતાંય કષ્ટ આવે છે એનું કારણ કાચા પાકા તમે છો, નિષ્ઠાવાન છો કે પોદરા છો, તત ખબર પડી જાય। બાળકો સમજે છે, ભગવાનના માતા પિતા હોવા છતાં વસુદેવ દેવકી દુઃખ આવ્યા છે, આજે કાંઈ આ નવી વાત નથી, જૂની પુરાણી છે, પરંપરામાં બધી આવે છે। એનું કારણ જેમ આ લોકમાં પરીક્ષા લેવાય છે કાચા પાકા જોવા માટે, એવી રીતે ભગવાન પણ કાચા પાકા જોવા માટે કરે, પણ ભગવાનની રીત જુદી છે, અલૌકિક છે, આપણને ખબર ના પડે। આપણને પોતા ઉપર આવે ત્યારે ખબર પડે, બીજાને ઉપદેશ આપવા માટે હવે હરિભગત છીએ, તમે આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ બધી વાત કરે, પણ પોતા ઉપર આવે ને ત્યારે ખબર પડે કે આ બધા ઉપદેશ તમે કર્યા એ કેવી રીતે ઠેકાણે પડ્યા। ભગવાનના ભક્ત અભક્ત સૌને દુઃખ આવ્યા છે, ભક્તને અભક્ત બધાને દુઃખ આવ્યા છે, એવું કંઈ નહીં। જો આપણે સત્સંગ મંડળમાં છીએ એનું બહારની ખબર નથી બધી, પણ જે
ભક્ત ને અભક્ત બધાને કષ્ટ આવ્યા છે, પણ ફેર ક્યાં પડે? ભક્ત અભક્ત સૌને દુઃખ આવ્યા કરે છે. કષ્ટ આવે ત્યારે સહન કરવા જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? આ લોકમાં એવી રીતે નો પેન નો ગેન, કષ્ટ વિના કિંમત થાય જ નહીં. કષ્ટમાં જ કિંમત થાય, વંકાય નહીં. તો બધા સરખા, બધા એક સરખા, પણ પરીક્ષા થાય એમાં કષ્ટ ધીરજ રાખે, આ બધું થાય. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેરશે તેથી કષ્ટ દેખાય છે. બસ હલું સમજણમાં એમે જો અત્યારે બધું સવરું લે, બધું સવરું લે, કષ્ટ છે જ નહીં, કષ્ટ છે જ નહીં. અને અવરું સવરું લે અને એ તો ક્યારે આવે? ત્યારે આપણે આપણે માથે આવે ત્યારે ખબર પડે. સત્સંગ નિમિત્તે, સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે સાચો સત્સંગ છે. સત્સંગ નિમિત્તે એમને એમ તો કષ્ટ આવે તો તમે ભોગવ્યું કે, પણ સત્સંગ નિમિત્તે હવે સત્સંગ કરવા છતાંય આપણને કષ્ટ આવે એની વાત મારે કહે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે સાચો સત્સંગ છે. આવી સમજણની વાત છે. સમજણ ના હોય તો ગોટે ગોટા વર્યા કરે અને તમે દુઃખી દુઃખી થયો કરે અને બીજાને દુઃખી કરો. પણ સમજણ આવે તો સમજણમાં જ સુખ છે, સત્સંગનું સુખ છે. સંસારમાં હે જ છે તો અપાર દુઃખ આવે તો પણ તે દીખ દુઃખ મનાતી બધી ગાથા અમે તો જોઈ છે બધી. પણ તો પરણે છૂટકો, બધું દેખાય છે. એક તો ચોથી વખત પરણ્યા દેખાય છે અને અમને વાત કરે છે કે આ સ્વામી આમ છે આમ છે અમને તો શું કામ પણ. પણ તો એ મામલો જેવો છે, મોહ માયા છે. સત્સંગ દુખાય તેને સુખ માને તે જ સાચો સત્સંગ. સંસારમાં હે જ છે તો અપાર દુઃખ આવે તો પણ એ દુઃખ મનાતું નથી, ઉલટું સુખ માને છે. કુસ્તી કર એવા સુખ માને. કષ્ટ જાણીને કોઈ ભોગનો ત્યાગ કરતું નથી. સત્સંગમાં જ્યાં સુધી કષ્ટ જણાય છે ત્યાં સુધી સત્સંગ કાચો છે. સત્સંગ કરવા છતાંય દુઃખ મનાય, સત્સંગ બહુ કાચો છે, પોદરા જેવો છે. સત્સંગ જ ના કહેવાય. અને તેને વિઘ્ન છે.

0: જેને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડતું નથી. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તોમાં મુખ્ય હોય છે. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પહેલો નંબર આવે. કાર્યાણીમાં શ્રીએ કહ્યું, જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતાં સંતને અધિક માને છે ને તેનો સંગ રાખે છે. જે અધિક નથી માનતા તે પોતાનો જ મૂર્ખ આપે છે. સંતને અધિક માને આમ તો બધાને, અને આ લોકમાં આ લોકની વિદ્યા જો આઇન્સ્ટીન ન્યૂટન કહું, હું તો આ દરિયા કિનારે કાંકરા વીણું છે એવા. એટલે એના વખાણ થયા, તમે તો આમ આમ પછી કે મારે કંઈ ને બધું સંસાર જોવો છે, ભગવાનનું સુખ દુઃખ જોઈએ, એમાં આપણને ખબર પડે કે હું તો કાંઈ નથી, કાંકરા વીણું છું દરિયા કે. તો અને પછી અધિક માને પોતાને મારા વાત કરે, અને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડવું. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તમાં મુખ્ય છે. એટલે સત્સંગ જ સાચો છે, સારો છે, અને એમાં બધું કષ્ટ આવે એ તમે સત્સંગ કરવામાં ફેર પડ્યો, ઘણો ફેર પડ્યો. નહીં તો સત્સંગ તો એવી સમજણ આપે છે ને, સત્સંગ એવી કાંઈ દુઃખ ઊભું ના રહે. જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતાં સંતને અધિક કરીને માને છે ને તેનો સંગ રાખે છે. જે અધિક નથી માનતા, જે અધિક સંતને અધિક નથી માનતા, આમ તો બધાને અધિક માનવું જોઈએ. પ્રથમનું સોરમું મહારાજે વાત કરી, જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતાં સંગને અધિક માને છે ને તેનો સંગ રાખે છે. ખાલી વાહ વાહ કરીને છૂટી જાય, છટકી જાય એવું નહીં, તેનો સંગ રાખે છે. એમાં ગમ્યું કષ્ટ આવે સુખ આવે પણ સંગ છોડે નહીં. અને આપણે તો ખરાબ માણસનો સંગ રાખીએ તો ક્યાંથી સુખ આવે. જે અધિક નથી માનતા તે પોતાનો જ મૂર્ખ આપે છે. સજાનભાઈ મહારાજની જય.
1: લંગતે

આપણો સનાતન હિન્દુ ધર્મ એ વેદ મૂલક છે, એટલે કે આપણા મૂળમાં, આપણા પાયામાં વેદ સમાયેલો છે. વેદ એટલે જ્ઞાન, ભગવાનનું જ્ઞાન. આપણા મનમાં એવું રહે કે વેદ એટલે કોઈક પુસ્તક છે, એવું નથી. વેદો અનાદિ છે, અપૌરુષેય છે. જેમ ભગવાન અનાદિ, એમ ભગવાનનું જ્ઞાન પણ અનાદિનું. અને એ અનાદિનું જ્ઞાન જ્યારે આપણી સમક્ષ એક શબ્દ રાશિ લઈને આવે છે ત્યારે આપણે વેદ તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં વેદમાં ચાર ભાગ આવે છે, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આનો ક્રમ છે. જે પ્રથમ ભાગ છે સંહિતા, એ વિશેષ કરીને સ્તુતિ ભાગ હતો. ઋષિમુનિઓ આજુબાજુ જે જંગલમાં અને વનમાં રહેતા હતા એ લોકોને પ્રકૃતિમાં જે પણ ભગવાનના દર્શન થયા, અગ્નિમાં, વાયુમાં, સૂર્યમાં, એ લોકોની સ્તુતિ હતી, પ્રાર્થના હતી, એ સંહિતા તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આવે છે બ્રાહ્મણ. આ કોઈ જાતિનું નામ નથી. બ્રાહ્મણ એટલે જે કર્મકાંડના બધા વિધિ વિધાનો, કેવી રીતે યજ્ઞ કરવો, વેદિકા કેવી રીતે બનાવવી, એનું મુહૂર્ત, એનું કાળ, એનું બધી દિશાઓ, એ જે પણ કંઈ નિરૂપણ કરવામાં આવે છે એ બ્રાહ્મણ ભાગમાં કરવામાં આવે છે. પછી આવે છે આરણ્યક. કર્મકાંડની સાથે સાથે જ્ઞાન ભાગ પણ ભળતો ગયો, એટલે કે જે કર્મો આપણે કરતા હતા એમાં પણ થોડોક ઊંડો માર્મિક અર્થ સમજવાનો પ્રયત્ન ઋષિમુનિઓ કરતા થયા. એમાં પણ શરૂઆતમાં આપણે લાગે કે થોડુંક જ્ઞાન પણ ભેગું ભળતું ગયું, પણ જે જ્ઞાનની પરાકાષ્ઠા કહેવાય એ ઉપનિષદમાં આવે છે. ઉપનિષદ એ જ્ઞાન કાંડ છે, વેદાંત કહેવાય છે. જેમ વેદ છે એ જ્ઞાન માત્રનો સમૂહ છે અને એનો અંત એટલે વેદાંત. વેદાંતનો બીજું નામ છે ઉપનિષદ. વેદાંત એટલે કે વેદનો સાર, વેદનો નિર્ણય. સમગ્ર જ્ઞાન, દુનિયામાં જેટલું કંઈ જ્ઞાન છે એ વેદમાં સમાયેલું છે. અને વેદનો નિર્ણય, વેદનો સાર, વેદનો રહસ્ય એ ઉપનિષદ, એ જ વેદાંત. એ ઉપનિષદ ભણવા માટે આપણે ભેગા થયા છે. પ્રમુખ ઉપનિષદ આપણે નામ આપ્યું છે. આમ તો ઉપનિષદો તો ઘણા બધા છે. એવું કહેવાય છે કે 108થી પણ વધુ ઉપનિષદો પહેલાં પ્રાચીન કાળમાં હતા. અત્યારે તો વિશેષ કરીને 10-12 ઉપનિષદ ઉપર જ લોકો વધારે ટીકા કરતા હોય છે, ભાષ્ય કરતા હોય છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, ત્યાર પછી જે પણ કંઈ આચાર્યો થઈ ગયા, પોતાનો સંપ્રદાય સ્થાપવા માટે 10 મુખ્ય ઉપનિષદને પ્રાધાન્ય આપીને એ લોકો એના પર ભાષ્ય કરતા. કઠ, કેન, ઈશ, તૈતરીય, ઐતરીય, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, કઠ, છાંદોગ્ય અને બૃહદારણ્ય. રામાનુજાચાર્યમાં શ્વેતાશ્વતર ઉપનિષદ, મૈત્રેયણી ઉપનિષદ, આ 2-3 વધારે સુબાલ ઉપનિષદ ઉમેરીને 13ની સંખ્યા કરી. પણ જેટલા તમે ઉપનિષદ લ્યો એનું પણ હાર્દ શું આવે છે? દરેક ઉપનિષદમાં આપણે જોવા મળશે કથા ઘણી સરખી મળતી આવશે. એના જે આખ્યાનો છે, ઉપાખ્યાનો છે, એમાં એક જ પ્રકારની વાત આવે કે કોઈક શિષ્ય હોય, એના અંતરમાં બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે અને કોઈક ગુરુની પ્રાપ્તિ માટે એ નીકળી પડે છે, ગુરુની શોધ થાય છે અને ગુરુની નજીક બેસી અને જ્ઞાન મેળવે છે. કોઈ પણ તમે ઉપનિષદ લ્યો એ ગુરુ અને શિષ્યનો સંવાદ રૂપમાં જ હોય છે. ઉપનિષદ એટલે જ પ્રશ્નોત્તરી, ગુરુ અને શિષ્યની ગોઠડી. અરસપરસ જે જ્ઞાનની આપ લે થાય છે એ ઉપનિષદ. સત્યકામ હોય, ઉપમન્યુ હોય, આરોની હોય, નારદ સનતકુમાર હોય, શૌનક અને અંગિરા હોય, વિરોચન હોય, ઇન્દ્રા હોય, પીપલાદ ઋષિ હોય, આ દરેકે દરેક સંવાદમાં
આ એક સરખો એક દોર ચાલ્યો આવે છે કે શિષ્ય હોય એ પરમ પ્રાપ્તિ કરવા માટે ગુરુનું સામીપ્ય સેવે છે. ગઈકાલે પણ આપણે વ્યાખ્યા કરેલી ઉપનિષદ, ઉપ એટલે નજીક અને ની વત્તા સદ ધાતુ એટલે બેસવું. ગુરુની નજીક બેસવું, ગુરુનું સામીપ્ય સેવવું એ જ ઉપનિષદ છે, એ જ ઉપનિષદનો જ્ઞાન માત્રનો હાર્દ છે અને એ જ આપણા પ્રમુખ ઉપનિષદનું પણ પ્રયોજન છે. ઉપનિષદ માત્રનો સાર આપણે આ જોયો. આપણે નામ આપ્યું છે પ્રમુખ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદ શા માટે? પ્રમુખનો અર્થ થાય છે મુખ્ય, પ્રધાન, જેને આપણે પ્રાધાન્ય આપે છે. જેમ વ્યક્તિ છે, વ્યક્તિ છે એમાં મુખ્ય શું છે? એનું મુખ, એટલે નામ પડ્યું છે મુખ્ય. કદાચ માણસનો હાથ કપાઈ જાય, કદાચ એનો પગ કપાઈ જાય, કદાચ એની કંઈક કિડની પણ ફેલ થાય, કિડની કાઢી નાખવામાં આવે, ઇવન લંગ્સ કાઢી અમુક વાર એક પણ કાઢી નાખવામાં આવે છે, છતાં પણ માણસ જીવી શકે છે, એનું જીવન અકબંધ રહે છે. પણ માણસનું મોઢું જ ના હોય તો, માથું જ કપાઈ જાય તો? એમ માથાને સ્થાને આ પ્રમુખ ઉપનિષદ એ જ પ્રધાન છે, એના વગર અસ્તિત્વ શક્ય જ નથી. એમ બ્રહ્મ વિદ્યા માટે આ ઉપનિષદો પણ આપણે એ જ સમજાવે છે કે ગુરુ એ પ્રમુખ પદે છે, પ્રમુખ સ્થાને છે. ગુરુ હશે તો બ્રહ્મ વિદ્યા ટકશે, ગુરુ હશે તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે, અને ગુરુ હશે તો એ બ્રહ્મ વિદ્યા ફળશે. એટલે કે પ્રગટ ગુરુ રૂપ હરિનું થકી આપણે આ જે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી એ પ્રમુખ ઉપનિષદ છે. એના માટે આપણે સૌ અહીં ભેગા થયા છે. ઉપનિષદ આપણે જે શીખ આપે છે, દરેકે દરેક ઉપનિષદમાં એક આમ ધ્રુવ પંક્તિની રૂપમાં એક વાક્ય હંમેશા આવે છે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જા ગુરુ પાસે જા. મુંડક ઉપનિષદમાં અંગિરા ઋષિ શૌનકને કહે છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ. અંગિરા ઋષિ શૌનકને કહે છે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તદ વિજ્ઞાનાર્થમ, એ જે બ્રહ્મનું પરબ્રહ્મનું જે જ્ઞાન છે એ પ્રાપ્તિ માટે તારે શું કરવું છે? સ ગુરુ એવાભિગચ્છેત, ગુરુના ચરણે તારે જવું છે. કેવા ગુરુ? બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ, કે જે બ્રહ્મમાં પોતાની સ્થિતિ થઈ હોય, બ્રહ્મનિષ્ઠ છે અને શ્રોત્રિય છે. ફક્ત શાસ્ત્રનું જ્ઞાન નથી, શાસ્ત્રના યથાર્થ અર્થને જાણે છે, એનો અનુભવ કરે છે, એ પ્રમાણે પોતાનું જીવન બનાવ્યું છે. એવા ગુરુને તારે શરણે જવું જોઈએ તો તને એ પરબ્રહ્મનું જ્ઞાન થશે. પણ તારે કેવી રીતે જવું જોઈએ? સમિત પાણી, આ શિષ્યનું એક વિશેષણ છે. સમિત એટલે કે એક લાકડું. પ્રાચીન કાળમાં જે ગુરુકુલોમાં આશ્રમોમાં જે ઋષિમુનિઓ એક વેદિકામાં અગ્નિ પ્રજ્વલિત રાખતા 24 કલાક, એ અગ્નિ હંમેશા ચાલુ ને ચાલુ જ રહે. હવે એને ચાલુ રાખવા માટે સમિત આવતું, એટલે કે પ્રકારનું વિશિષ્ટ લાકડું, કાષ્ઠ. તો અંગિરા ઋષિ ક્યારે સમિત પાણી, પાણી એટલે હાથ, હાથમાં તારે લાકડું લઈને ગુરુનું શરણનું સ્વીકારવું જોઈએ. કેમ હાથમાં લાકડું? કે તું જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે બે ભાવના આ સમિત પાણી દ્વારા પ્રગટ થાય છે. એક, જેમ ગુરુની પેલી અગ્નિ છે પ્રજ્વલિત રહે, ગુરુ એ વખતે શિષ્ય પાસે પણ આવો નાના મોટા કામ આશ્રમને કરાવતા, પાણી લેવા જાય, ફળ ફૂલ લેવા જાય, પુષ્પો લેવા જાય, એમાં અગ્નિ વેદિકામાં અગ્નિ પ્રજ્વલિત રાખવા માટે પણ શિષ્યો વનમાંથી આવા સમિતના લાકડા લાવતા. એમ તારે હવે હાથમાં આ લાકડું લઈને જવાનું છે, ગુરુને બતાવવાનું છે, કહેવાનું છે કે હું તમારું શરણું સ્વીકારું છું. પણ કેવી રીતે? હું પણ એક વેદિકા છું, તમે એના પુરોહિત છો, તમે જે આ વેદિકામાં વિદ્યાગ્નિ પ્રજ્વલિત કરશો એ વિદ્યાગ્નિ હું પ્રજ્વલિત રાખીશ, એ મારી એક પ્રતિજ્ઞા છે. આ પહેલી શરત છે કે તમારું આપેલું જ્ઞાન હું નહીં લજ્જા પામવા દઉં, એને હું લાજ રાખીશ, એને અભિવૃદ્ધિ કરીશ. અને બીજું કે જેમાં સમિદ છે, આ જે લાકડું છે એ વેદિકામાં હોમાઈ જાય છે, પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે, એનો આકાર કોઈ રહેતો નથી, એમ હું પણ આપના શરણે આવ્યો છું, આપની આજ્ઞામાં હું મારું અસ્તિત્વ મિટાવી દઈશ.
મારો કોઈ આકાર મારા મનના કોઈ પણ તર્ક વિતર્ક હું નહીં ચલાવું, તમારી આજ્ઞામાં મારી રાખ થઈ જશે. આવો ભોગ આપવા માટે હું કટિબદ્ધ થયો છું. આવો શિષ્ય પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગુરુના શરણે આવે છે. અને આવું જ્યારે આવી જ્યારે તૈયારી શિષ્ય બતાવે છે, ત્યારે જ ગુરુની કૃપા એ શિષ્ય ઉપર વરસતી હોય છે. યોગી કૃષ્ણ પ્રેમ નામના બહુ જ એક સારા સંન્યાસી થઈ ગયા, સાધુ થઈ ગયા. પોતે મૂળ અમેરિકન, પણ ભારતમાં આવી અને એક પરમ ભક્ત થયા કૃષ્ણના. બહુ જ સુંદર એક વાક્ય ઇંગ્લિશમાં બોલે છે, આ જ ભાવ પ્રગટ કરે છે, ઉપનિષદ ભાવના પ્રગટ કરે છે. પેલા ઇંગ્લિશમાં વાંચું છું, પછી આપણે ભાવત કરશું ગુજરાતીમાં. એ પોતે કહે છે, ઇન ધીસ વર્લ્ડ વેન એવર એનીબડી ઇમોલેટ્સ હિમસેલ્ફ ઇન ધ ફાયર ઓફ ધ ડિવાઇન, દેર ઇઝ એન એક્સપ્લોઝન વિચ ઇઝ ગ્રેસ. પોતે સમજાવે છે, બહુ સાહિત્યિક ભાષામાં કહે છે કે જ્યારે ગુરુરૂપ આજ્ઞાની ગુરુ આજ્ઞારૂપ અગ્નિમાં જે સમિદ થઈને હોમાઈ જાય છે, તેના ઉપર ગુરુ કૃપાનો અભિષેક થાય છે. એટલે ગુરુની કૃપાના પાત્ર બનવા માટે આપણે હંમેશા આપણી જાતને, આપણી અસ્તિત્વને ગુરુના શરણે હોમી દેવું પડે, ત્યારે એ ગુરુની કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે. અને જ્યારે ગુરુની કૃપા થાય તો ગુરુ કૃપા જ્ઞાન મૂલમ, ગુરુ કૃપા જ્ઞાન ફલમ. સારંગપુરમાં સંતોનું જે આ તાલીમ કેન્દ્ર ચાલે છે એનો આ મુદ્રા લેખ છે. વચ્ચે એક જ્ઞાન માટે દીવો છે, ઉપર નીચે આ મુદ્રા છે, જ્ઞાન ગુરુ કૃપા જ્ઞાન મૂલમ, ગુરુ કૃપા જ્ઞાન ફલમ. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો ગુરુની કૃપા. જ્ઞાન મળ્યા પછી, જ્ઞાન પ્રાપ્ત થયા પછીનું ફળ શું? ગુરુ કૃપા. એમ આપણા સાધનાનું કેન્દ્ર બિંદુ ગુરુ છે. ગુરુની કૃપા આપણા ઉપર કેવી રીતે વર્ષે? અહીંયા કીધું, ગુરુમાં હોમાઈ જવાનું છે, ગુરુ રૂપ થઈ જવાનું છે, ગુરુમય બનવાનું છે. એ વાતને વિશેષ આપણા જીવનમાં દ્રઢાવવા માટે આપણે આ પારાયણમાં જોડાયા છે. સ્વામીશમાં વિશેષ ને વિશેષ આપણે હેત થાય, આત્મબુદ્ધિ થાય, આપણે જોડાઈ શકીએ, એમનું સ્વરૂપ ઓળખાય, એના માટે આપણે એક શ્લોકના આધારે એમના પ્રસંગો જોવાના છે. એ જે શ્લોક છે તમેવ માતા, એનું પહેલાં આપણે સૌ સમૂહમાં સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે ગાન કરીશું.

ત્વમેવ માતા. આજથી આપણે આ પ્રકરણ શરૂ કરીએ છીએ. સ્વામીશ્રી આપણી માતા છે. કેવી રીતે આપણી માતા છે? સ્વામીશ્રી યથાર્થ સ્વરૂપમાં આપણી માતા છે એ યથાર્થ સમજવા માટે પહેલાં આપણે માતાને યથાર્થ સમજીએ. માતા કોણ છે, શું છે, એનો મહિમા શું છે, એક ટૂંકી ભૂમિકા પૂર્વભૂમિકા રૂપે આજે થોડોક એનો પ્રારંભ કરીએ. એક યહૂદી કહેવત છે કે ઈશ્વર દરેક સ્થાને પહોંચી નથી શકતા, એટલા માટે માતાનું સર્જન કર્યું છે. ભગવાન ઈચ્છે છે કે મારા દરેકે દરેક સંતાનને હું પ્રેમ પહોંચાડું. આમ તો ભગવાન તો સર્વવ્યાપક છે જ, આપણે બધાના અંતર્યામી છે, પણ એક ભાવના છે કે માતા છે પોતે વાત્સલ્ય મૂર્તિ છે, પ્રેમ સ્વરૂપ છે, એટલે ભગવાનનું પ્રતિનિધિત્વ બજાવે છે. ભગવાનનું કાર્ય આ લોકમાં કરે છે, દરેકે દરેક બાળકને ભગવાનનો પ્રેમ, શુદ્ધ પવિત્ર પ્રેમ પહોંચાડે છે. બોટાદકર આપણા બહુ જ પ્રસિદ્ધ ગુજરાતના કવિ, એમને પણ આ જ ભાવ એમના પ્રસિદ્ધ પદમાં આપ બધા જાણો છો, કદાચ પાઠ્યપુસ્તકમાં પણ આવી ગયો હશે. શું કહે છે માતા માટે? પ્રભુના એમ એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગતથી જુદી રે એની જાત રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. એ કહે છે કે માતા કેવા છે? પ્રભુના એ પ્રેમના પૂતળી છે, મૂર્તિમાન સ્વરૂપ છે. એ આ જગતમાં જે પણ કંઈ તમને પ્રેમ જોવા મળે છે એની જુદી ભાત છે, એટલા માટે જનની જોડ સખી નહીં જડે રે લોલ. એની જોડ એ અનુપમ છે. માતાનો પ્રેમ એ કોઈની સાથે સરખાવી શકાતો નથી. માં શબ્દ જ એવો છે, માં આપણું મોઢું ખુલી જાય, મોઢું ખુલી જાય, સાથે હૈયું પણ ખુલી જાય છે. એક સાથે કેટકેટલી સ્મૃતિઓ આપણા હૃદયમાં ધસી આવે છે જ્યારે આપણે માં શબ્દ બોલે છે ત્યારે. એક ખાસિયત છે, ઘણી બધી ભાષાઓમાં તમે જો માતા માટે જે શબ્દ છે ને એ મકારથી શરૂ થશે. સંસ્કૃતમાં તો છે જ માતા, ગુજરાતીમાં પણ જેટલા કંઈ શબ્દો આપણે જોવા મળે છે, માં છે, માતા છે, માડી છે, માવડી છે, માતુશ્રી છે, માવલડી, આ બધા જે સાહિત્યિક પદોમાં આપણે શબ્દ જોવા મળે છે, એટલે મકારથી શરૂ થાય છે. મરાઠીમાં પણ એવો એક શબ્દ છે, એના માટે માવલી. ઇંગ્લિશમાં શબ્દ છે મધર, અથવા તો મમ્મી, અથવા તો મોમ અમેરિકામાં કહે છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ ભાષામાં માતર કહે છે, જર્મનમાં પણ માતર કહે છે, ચાઇનીઝમાં માસિલ કહે છે, મામા કહે છે. દરેકે દરેક ભાષામાં, ઘણી ખરી ભાષામાં માતા માટે જે શબ્દ છે એ મકારથી શરૂ થાય છે. સાહિત્યકારો કહે છે કે મકાર શેનો છે? એ મમતાનો મકાર છે. માં જે શબ્દ એનો જે અર્થ એ કંઈ જોડણી કોષમાં આપણે એમ નથી મળતો, એ જ્યારે આપણા જીવન કોષમાં આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે એનો અર્થ આપણે પ્રાપ્ત થાય છે. માતાનો જે મહિમા છે એ માં એક શબ્દમાંથી આપણે પ્રાપ્ત થઈ જાય છે. દુલાભાઈ કાક બહુ જ આપણા એક મૂર્ધન્ય સાહિત્યકાર થઈ ગયા. એમની એક નાની વાર્તા છે કે જ્યારે પોતે એમના માતુશ્રી એ જ્યારે ગુજરી ગયા ત્યારે પોતે એ વખતે હાજર નહોતા ઘરમાં, પણ જ્યારે સમાચાર મળ્યા કે માં પોતે ગુજરી ગયા છે, અવસાન થયું છે, તાબડતોડ ઘરે આવી જાય છે. અને એ વખતે એના માતાનો જે મૃતદેહ છે ત્યાં જ એના ઉપર માથું નમાવી અને જે વિલાપ કરે છે એ વિલાપમાંથી પ્રગટ થાય છે એમનું જે આર્તનાદ, એ માના દોહા. તુલાભાઈ કાકના બહુ જ પ્રસિદ્ધ આ દોહા છે. માના જે દોહા છે એમાં પ્રથમ પંક્તિમાં પોતે લખે છે કે આખરે એક જાતા ક્રોડ્યુને આખરે જ કામના, આખરે એક જાતા ક્રોડ્યુને આખરે જ કામના, મોઢે બોલું માં કોઠાને ટાઢક કાગડા. શું કે આખર એટલે શબ્દ અક્ષર. એ પોતાની જાતને કહે છે કે હે કાગળ, તું કવિ છે ને, તને કદાચ કરોડો અક્ષર તને તું બોલતા શીખી ગયો, પણ આખરે એક ન જાતા જો એક શબ્દ તને બોલતા ના આવડ્યો, કેવું માં, તો એનો અર્થ શું? બધું જ વ્યર્થ છે. પણ જ્યારે તું માં બોલતા શીખીશ ખરાખર ખરેખરા અર્થમાં, ત્યારે ટાઢક વડે કોઠા ટાઢક થાય, એટલે કે એને ત્રિવિધ તાપ અને શમી જાય છે. આ દુલાભાઈ કાગ લખે છે. આગળ કહે છે કે મોઢું બોલે મોઢે બોલું માં સાચે નાનપ સાંભળે,
ત્યારે મોટપની મજા મને કડવી લાગે કાગડા, મોટપની મજા મને કડવી લાગે. મામા મા શબ્દમાં જ એવું દૈવત છે કે યાદ આવતા આપણી આપ સૌને બધાને તમારી માતૃશ્રીની પણ સ્મૃતિ થઈ આવશે. કારણ કે એમાં એક ચમત્કાર રહેલો છે. હરીન્દ્ર દવે પણ એક બહુ સારા મોટા સાહિત્યકાર થઈ ગયા. એમને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે, એક કલ્પના કરીશ કે દુનિયામાં સર્વપ્રથમવાર માં એ ક્યારે બોલાવ્યું હશે? પ્રશ્ન સુંદર છે ને. જગતમાં પહેલી વાર માં ક્યારે, એનું ઉચ્ચારણ ક્યારે થયું હશે? પછી કહે છે કે આવો કઈ પ્રશ્ન કહેવાય કે કોઈ કદાચ પૂછે કે જગતમાં પહેલી વાર સ્મિત સ્માઇલ ક્યારે પ્રગટ થયું, દુનિયામાં પહેલી વાર આંસુના ટીપું ક્યારે ટપક્યું, પહેલી વાર પુષ્પ ક્યારે ખીલ્યું, આ પૃથ્વી પર સર્વપ્રથમ સૂર્યોદય ક્યારે થયો? આનો કોઈ જવાબ છે? કોઈ જવાબ નથી. એ શાશ્વત છે. એમ માં એ પણ શાશ્વત છે. માતૃભાવના શાશ્વત છે, એ પ્રાચીન છે. અને જે પ્રાચીન હોય, જે પવિત્ર હોય અને જે પૂજનીય હોય એ તીર્થ બની જાય છે. તીર્થ એટલે શું? જે પ્રાચીન હોય, પવિત્ર હોય અને પૂજનીય હોય. માતા માટે કહેવાય છે માતા એ પોતે શબ્દ તીર્થ છે. શબ્દના આકારમાં પોતે તીર્થ છે. માતા સ્વયં મહાતીર્થ છે. રમણલાલ સોની કરીને એક સારા ગુજરાતના સાહિત્ય રસિક હતા, એમને માતા વિશે ઘણું સંકલન કર્યું છે અને એક પુસ્તક બહાર પડ્યું છે. એનું શીર્ષક આ જ છે, માતા મહાતીર્થ. એમાં પ્રસ્તાવનામાં એક પ્રસિદ્ધ વાર્તા લખી છે, આપણે એને સાંભળીએ. આપ બધા સૌ જાણો છો, પણ એનો સેજ છેલ્લે ટ્વિસ્ટ આપે છે કે શિવ અને પાર્વતીના બે પુત્ર, એક ગણેશ અને કાર્તિકેય. મોટા થાય છે છોકરાઓ બે, એટલે સ્વાભાવિક રીતે માતા પિતાને ચિંતા થાય છે. શની કે મને પરણાવશું ક્યારે, કંઈક બરાબર સારું આપણે સત્પાત્ર આપણે એના માટે ગોતીએ. મોટા થાય છે એટલે હવે એ લોકો શોધવા નીકળે છે. બે છોકરી, બે કન્યા ઉપર એ લોકોની દ્રષ્ટિ પડે છે, રિદ્ધિ અને સિદ્ધિ. પછી બે કન્યાને આ બે છોકરાઓની સમક્ષ લાવે છે અને પછી ગણપતિ અને ગણેશ અને કાર્તિકેયને કહે છે કે હવે તમે, ગણેશને કહે છે કે તમે આમાં એકમાંથી પસંદ કરો. ગણેશ કહે છે મને બે ફાવશે. કેમ નહીં બેટા, તારે એમ બેમાંથી એક પસંદ કરવાની છે. કાર્તિકે કે મને પણ બે જોઈએ. પછી પાર્વતીજીને થાય છે કે આમાં તો મેળ નહીં પડે, આ રિદ્ધિની સિદ્ધિ છે ને છૂટી નહીં પડે, એક જ ઘરમાં જશે. આપણે જોઈએ છે ને, જ્યાં રિદ્ધિ હોય ત્યાં સિદ્ધિ હોય, સિદ્ધિ હોય ત્યાં રિદ્ધિ હોય. એ કે હવે કરવું શું? બે તેજસ્વી હતા, પરાક્રમી હતા. પાર્વતીજી કહે છે કે હવે આ રિદ્ધિને સિદ્ધિ વરવા માટે હવે તમારે પરાક્રમની પરીક્ષા કરવામાં આવશે. કાર્તિકે તો બહુ બાહોશ હતો, એને પરાક્રમ ઉપરનો વિશ્વાસ હતો કે માં મંજૂર, તમે જે પરીક્ષા જે કસોટી એ તમે અમને ચડાવો એના માટે તૈયાર છે. પાર્વતી સમજાવે છે કે આ પૃથ્વી સ્વયં એક તીર્થ છે, તો જે આ પૃથ્વીની પહેલી પ્રદક્ષિણા કરીને પાછા અહીંયા આવે અને પરાક્રમ બરાબર બતાવી પડે એને આ રિદ્ધિની સિદ્ધિ વર્ષે. મંજૂર. અને કાર્તિકનું વાહન શું કહેવાય છે? મોર, મયુર. એટલે મોરને બોલાવે છે અને બરાબર ચડી જાય છે. કેક મારી અને ભાઈ ઉપડ્યા, જેમ સ્કૂટરને કેક મારે ને, અને બરાબર ફૂલ જોશમાં એ પોતે જાય છે ને. આ બાજુ ગણપતિ જ ઊભા છે. પાર્વતી કહે છે કે, પાર્વતીને થાય છે કંઈક તો સ્થૂળ શરીર અને એનું વાહન કેવું છે? ઉંદર. પહેલાંની તો મોટી આમ CBZ અને ફિયારો અને વિક્ટર અને પલ્સર જેવી આમ જોરદારની બાઇક છે. આની તો બિચારીની પેલું કાઇનેટિક હોન્ડા જેવું પણ નથી ને. કરશું શું આ કરશે શું? એટલે ગણપતિ ઉપર દયા આવી કે બેટા તું પ્રયત્ન તો કર, જા તો ખરા, આમ થોડાક ડગલા તો માન. કે માતા મને એનો પ્રશ્ન જરાય નથી, હું એ વિચારું છું. આપે કીધું કે પૃથ્વી સ્વયં એક તીર્થ છે, પણ આપણા શાસ્ત્ર એવું કહે છે કે પૃથ્વી ભલે તીર્થ હોય પણ માતા એ મહાતીર્થ છે. એ વાત સાચી કે નહીં? કે વાત સાચી ને, તો આપ બિરાજો. શંકર અને પાર્વતીને એક આસન ઉપર સ્થિત કરે છે, એમનો વંદન કરે છે, આશીર્વાદ લે છે, ત્રણ પ્રદક્ષિણા ફરે છે. પછી શંકર ભગવાનને કહે છે કે આપ વચનબદ્ધ થયા છો. તમે કીધું હતું કે પૃથ્વી એક તીર્થ છે, એની જેની પ્રદક્ષિણા કરશે ને એમ જીદ્દી સીધી વર્ષે. મેં તો માતાની પ્રદક્ષિણા કરીશ, માતા મહાતીર્થ છે, તીર્થોત્તમા છે. એક નહીં મેં ત્રણ પ્રદક્ષિણા કરી છે, બોલો હવે રિદ્ધિ અને સિદ્ધિ કોને વર્ષે? શંકર તો
આશુતોષ હતા, તથાસ્તુ, કે નહીં કે જા લઈ જાતો. અને આ ભાઈ તો લઈ જાય છે, અને એ વખતે કાર્તિક પાછા આવે છે, પણ કાર્તિક માટે કંઈ રહેવું નથી, કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. એમ ત્યાં સાહિત્યકારો સમજાવે છે કે જે માતાના આશીર્વાદ લે છે, એટલે કે માતાને મહાતીર્થ માને છે, એને રિદ્ધિ અને સિદ્ધિ વળે છે. માતા ફક્ત મહાતીર્થ નહીં, સ્વર્ગ સમાન કહેવાય છે. સ્વર્ગ સમાન સંસ્કૃતમાં સુંદર એક સુભાષિત છે. એક ભાઈ એક નાના બાળકને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? કે કુત્રા હો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસી ચેત શૃણુ. હે ભાઈ, તું એવું પૂછે છે કે કુત્રા હો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસી ચેત શૃણુ. તો એવું પૂછે છે કે આ સ્વર્ગ ક્યાં છે? તો સાંભળ, હું તને બતાવું. શૃણુ, સત્વત માતૃ પાદમ ભુજ સન્નિધિ ગોચર. કે તું સ્વર્ગ ક્યાં છે એવું તું પૂછે છે ને, પણ તું આંખ ખોલ, તારા માતાના ચરણ કમળમાં જ સ્વર્ગ સમાયેલું છે. એક યુવાન હતો, એને સૈનિક થવું હતું, એટલે ભગવાન પાસે જઈશ કે પ્રભુ મારે સૈનિક બનવું છે. કેમ કે વાહ બહુ સરસ, કે દેશની સેવા થાય, આ તો બહુ મોટી સેવા કહેવાય. પણ કે તારા ઘરમાં કેટલા સભ્યો? કે ભગવાન, અમે બે જ જણ, હું ને મારી માં, બસ હું ને બાજ બે જ જણા છે. કે તો પછી તું સૈન્યમાં જોડાઈશ તો પછી માની સેવા કોણ કરશે? કે ભગવાન તમે છો ને, કે એમ નહીં પણ કોઈ પ્રત્યક્ષ હાજર હોવું છે ને. કે તો હવે છે, હવે પણ મારે તો દેશની સેવા કરવી છે ને. પણ તારે દેશની સેવા કેમ કરવી છે? કેમ, દેશ જેવી કોઈ મોટી સેવા નહીં, પણ કેમ દેશની સેવા કરવી? કે એમાં શહીદ થઈશ. કે શહીદ કેમ થાવ તારે? કે મારે સ્વર્ગમાં જવું છે. કે અરે ભલા માણસ, તું મરીને સ્વર્ગમાં જવા માટે પ્રયત્ન કરે છે? તારી માતા જ સ્વર્ગ છે. સ્વર્ગ સ્વર્ગ શું કરે છે? માતાની સેવા કરીશ એમાં જ તારું સ્વર્ગ સમાયેલું છે. આ વાર્તા છે. પણ વ્યાસજી કહે છે કે માતા તો સ્વર્ગથી અધિક છે. રામાયણમાં વાત આવે છે કે જ્યારે રામચંદ્ર ભગવાન લંકામાંથી પાછા પુષ્પક વિમાનમાં અયોધ્યા તરફ આવી રહ્યા છે, અને અયોધ્યા ઉપરથી જ્યારે એમનું વિમાન જઈ રહ્યું છે, અંતરમાં રોમાંચ થાય છે કે આ મારી જન્મભૂમિ, એ માતૃભૂમિનો હું સ્પર્શ કરીશ, મારા જે માતા કૌશલ્યા એનું ચરણ સ્પર્શ કરીશ. એ જે રોમાંચમાં પોતે બોલે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. જનની એટલે કે માતા, અને જન્મભૂમિ એટલે કે માતૃભૂમિ, એ તો સ્વર્ગાત અપી ગરીયસી, સ્વર્ગ કરતાં પણ વધારે ગૌરવશાળીની છે આ માતાનો મહિમા છે. રવીન્દ્રનાથ ટાગોરની પણ એક આના જ સંદર્ભમાં એક વાર્તા છે, સ્વર્ગથી વિદાય. રવીન્દ્રનાથ ટાગોર આપણે જાણીએ છીએ ભારતના બહુ જ એક વરિષ્ઠ કવિ થઈ ગયા. 1913 સાલમાં પોતે નોબેલ પ્રાઇઝ વિજેતા થયા હતા. ફર્સ્ટ નોન યુરોપિયન એવર ટુ વિન ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર. આ રવીન્દ્રનાથ ટાગોર એક નાની વાર્તા લખી છે, સ્વર્ગથી વિદાય. બહુ ટચુકડી વાર્તા છે, સ્વર્ગથી વિદાય. બે ભાવ બતાવે છે, જે સ્વર્ગમાં જે લાગણીહીનતા છે અને મૃત્યુ લોકો પર જે લાગણી સભરતા છે, એમાં એક ભાઈ એનો પુણ્યનો સ્ટોક ખલાસ થઈ જાય છે, એટલે સ્વર્ગમાંથી હવે પાછા આવે છે. હવે એ ભાઈની વિદાય વખતે એને જે અનુભવ થાય છે, લખે છે કે એ પોતે વિદાય લે છે, પણ બીજા જે દેવતાઓ છે ને, આજુ બધા બધા જે માણસો છે સ્વર્ગમાં જે સુખ ભોગવે છે, એટલા બધા લોકો વૈભવ વિલાસમાં, લોકો આમ રચ્યા પચ્યા, સુરાપાનમાં મત છે, એકદમ એ લોકો ગુલતાન છે, નાચગાનમાં, ખાવા પીવામાં કોઈને કંઈ પડી જ નથી. કોણ આવે છે, કોણ જાય છે, એકદમ નિષ્ઠુર થઈ ગયા છે બધા. ને એ વખતે પેલો માણસને એમ ભાન થાય છે કે સ્વર્ગ તો આવું છે. એ વખતે સ્વર્ગવાસીઓને ફટકારે છે કે તમે સ્વર્ગ સ્વર્ગ કરો છો ને, જાઓ, તમારું સ્વર્ગમાં નથી જોતું. એના કરતા, આ સ્વર્ગ કરતા તો મારું માતૃભૂમિ એ શ્રેષ્ઠ છે. કેમ કે તમારા સ્વર્ગમાં ભલે અમૃતની નદીઓ વહેતી હોય, અમારા મૃત્યુલોકમાં માતાની આંસુઓની એ નદીઓ વહેતી હોય છે, ત્યાં લાગણી છે. માટે અમે તો તમારા અમૃતની જરૂર નથી, અમારા માતાઓની આંસુઓથી અમે પૃથ્વીને પણ સ્વર્ગ સમાન બનાવશું. આ માતાનો મહિમા છે, આ માતાનો માતમ છે. આની તો ઘણી બધી વાતો થઈ શકે એમ છે, પણ આપણે થાય કે આટલું બધું માતાનું મહાત્મ્ય શા માટે? એવું તો શું માતા કરી આપે છે કે એને આટલા બધા લોકો, આટલા બધા કવિઓ, આટલા બધા ઋષિઓ, આટલા બધા સાહિત્યકારો એના પર વારી ગયા છે? તો ભગવાનની જે બહુ મોટામાં મોટી સેવા છે
એ માતા પોતાને શિરે ધારે છે. એવું કહેવાય છે કે મેન ઇઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન, માનવ એ પ્રભુના સૃષ્ટિનો શિરતાજ છે. માણસ જ્યારે પ્રગટ થાય છે, માણસ એક જન્મે છે, કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે. આપણા ભારતમાં ને તો વિશ્વમાં બધે જ એ રોજબરોજનો એક વ્યવહાર બની ગયો છે, એટલે આપણે બહુ મહિમા રહેતો નથી. પણ કદાચ એક જ બાળક વર્ષમાં એક જ વાર જન્મતો હોય તો કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના કહેવાય. કહો, એક મનુષ્યમાંથી એક મનુષ્ય નાનું પ્રગટ થાય છે. મહારાજે જે વાત કરી કે માણસમાંથી માણસ, કીડીમાંથી કીડી, પશુમાંથી પશુ, આ ભગવાનનો એક ચમત્કાર છે. આપણે ક્યારેક જેને બાળકનો જન્મ થાય, બીજી સુંદર એક કહેવત છે કે પ્રભુ એ બાળક છે, પ્રભુનો દૂત છે. જ્યાં સુધી ભગવાન આ પૃથ્વી પર બાળક મોકલતા રહેશે ત્યાં સુધી સમજો કે ભગવાનને આપણા ઉપરથી હજી આશા ઉઠી નથી ગઈ, હજી વિશ્વાસ છે આપણા ઉપર, કારણ કે એ પોતાનું એક પ્રતિનિધિ, એક નાનું સ્વરૂપ મોકલે છે અને એ સેવા માતાને સોંપે છે. કેટલી મહાન સેવા છે! માતા બનવું સહેલું નથી. આ ભગવાનની જે સેવાનો પાત્ર પોતે બન્યા છે, જીવનદાત્રી છે, જીવનદાતા છે, જીવન સ્ત્રોત છે. આ જે મોટી સેવા ભગવાનની મળી છે એટલા માટે માતાનો મહિમા છે. એટલે આ પ્રથમ આપણે લક્ષણ જોઈએ છે. માતા કોણ છે? જીવનદાત્રી, જે જીવન આપે, જન્મ આપે, એને માતા કહેવાય. હવે આપણે સ્વામી ઉપર આવીએ છીએ. સ્વામી આપણા જીવન માટે, આપણા સૌ માટે કેવી રીતે જીવનદાતા છે? બે રીતે આપણે સમજશું, એક સ્થૂળ રીતે અને એક સૂક્ષ્મ રીતે. પહેલા સ્થૂળ રીતે, સ્વામી બાપાએ સ્થૂળ રીતે પણ કેટલા બધા હરિભક્તોમાં જીવન આપ્યું છે, જીવન દાન આપ્યું છે, લિટરલી. હા, એવા તો કેટલાય પ્રસંગો આપણે જાણીએ છીએ, અથવા આપણે રિપોર્ટમાં પણ સાંભળ્યા છે, વાંચ્યા છે. એનું પાછળથી શું થયું આપણે કદાચ ખ્યાલ નથી આવતો, પણ જ્યારે જ્યારે સ્વામી બાપાને કંઈક સંકલ્પ થાય અથવા તો કંઈક વૃક્ષનું કંઈક છેદન કરવાનું થાય, વૃક્ષ બીજેથી અહીંથી કારણે બીજે કંઈ રોપવાનું આવે, ત્યારે સ્વામી બાપાને એક વિધિ છે, યોગ્ય પદ્ધતિ પહેલેથી ચાલી આવે છે, શાસ્ત્રીમાના વખતમાં પણ આવું થતું. વૃક્ષને જ્યારે બાપા કાપે છે ત્યારે પહેલાં શું કરે છે, ને વર્તમાન ધરાવે છે. બાપા જાણે છે કે આમાં પણ એક પ્રાણ છે, જીવ છે, એને વર્તમાન ધરાવે છે, ક્યારેક તો કંઠી પણ પહેરાવે છે. એ વખતે સ્વામી પૂછે છે, સારંગપુરમાં જ જ્યારે બાંધકામ થોડુંક નવું થવાનું હતું, નવા હવેલીનું અને સર્વસ્વનું, એ વખતે જ્યારે ઝાડ કાપવામાં આવ્યા ત્યારે પણ આવી જ એક ઘટના થઈ. સ્વામીએ પૂછ્યું

એક વાર એવું બને છે કે સ્વામી ત્યાં આવ્યા છે, સત્સંગ નિમિત્તે ત્યાં પ્રવૃત્તિઓ થઈ, સભા થઈ, અને જ્યારે બાપા વિદાય લેવાના હોય છે ઘરમાંથી, ત્યારે શેઠ કંઈક આગા પાછા થયા, બાપાને કંઈક કામ થયું પડ્યું હશે, એટલે સંતોને પૂછ્યું, કંઈક કાર્યકરને પૂછ્યું કે તપાસ કરો કંઈક છે કોઈ બીજો પુરુષ કંઈક ઘરનો. એટલે આ કાર્યકર અંદર જાય છે હરિભક્ત, તો અંદર તો સ્ત્રીઓ જ હતા, એની બે દીકરીઓ હતી. એટલે બહાર આવે છે કે સ્વામી તેમને તો બે દીકરી જ છે, ત્યાં અંદર બીજું કોઈ પુરુષ નથી. એવામાં લાલજી શેઠ આવી જાય છે અને સ્વામી કહે કે શેઠ તમારે કોઈ પુત્ર નથી ને, બે દીકરી જ છે ને? કે હા સ્વામી, એમને કોઈ દીકરો નથી, બે દીકરી છે. તમે કે બોલે બાબા કંઈક બોલતા નથી, આગળ કંઈ સ્પષ્ટતા કરતા નથી, કશું જ નહીં. એનો ઘટસ્ફોટ 7 વર્ષ પછી થાય છે. 7 વર્ષ પછી હું ધારું છું પ્રમાણે સ્વામી બાપા બોચાસનમાં હતા. 7 વર્ષ પછી બોચાસનમાં લાલજી શેઠ એમના નવજાત શિશુ બાળક લઈને બાબા પાસે આવે છે. બાબા કે અમારો પુત્ર જન્મ થયો છે અમારા ઘરે મુક્તનો, એને તમે વર્તમાન ધરાવો. બાપા કે એમ, હવે એટલા બધા રાજી થઈ ગયા, જેમ પોતાના ઘરે કોઈ બાળકનો જન્મ કે થાય ને કેવો આનંદ થાય. બાપા કે એમ દીકરો આવ્યો, મહારાજી કૃપા કરી, વાહ. મહારાજ બાપા ત્યાં વર્તમાન ધરાવે છે. પછી લાલજી શેઠને કહે છે કે શેઠ, આજે તમે મારી એક માળા ઓછી કરી. લાલજી શેઠને સમજાવ્યું કે કેમ એક માળા ઓછી મેં કરી. બાપા કે મને ખબર પડી કે તમારા ઘરે કોઈ પુત્રનો જન્મ નથી થયો, ત્યારથી હું તમારા માટે રોજ પૂજામાં એક માળા કરતો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની પૂજામાં 7 વર્ષ સુધી એક હરિભક્તના ઘરે પુત્રનો જન્મ થાય એના માટે માળા કરતા હતા. કેટલું અનુસંધાન! આપણે અક્ષરધામ માટે તો 2 માળા કરીએ છીએ. આપણે કે હવે માર્ચ પછી તો બંધ જ છે ને, હવે તો આપણે નિશ્ચિત છે કે માર્ચની 13મી તારીખ ઉદઘાટન થાય પછી પૂરી. આપણે 5 માળા કરતા હોય, મને 40% વધારો થાય એટલે કેટલું ભારે પડે. સ્વામી આપણને નિશ્ચિત નહોતું. કેટલી શ્રદ્ધા!

0: અને માતા કહેવાય કે નહીં, બાળકનો જન્મ સ્વામી બાપાની કૃપાથી જ થયો, આ આશીર્વાદથી જ થયો. એ બાપા પણ આપણા માટે એક માતા છે. આ તો જન્મથી એનો બાપાએ જીવન આપ્યું. એવું પણ બને છે ક્યારેક કે મોટી ઉંમર થયા પછી પણ જીવનદાન આપે છે. એક પ્રસંગ એવો આપણે સાંભળ્યો છે, જબલપુરના આપણા હરીશભાઈ એમના રસિકભાઈ, એમના રસિકભાઈના પોતે પિતાશ્રી રસિકભાઈ, આપણા આખું કુટુંબ બહુ જ સન્નિષ્ઠ જબલપુરના આખો સત્સંગ મંડળમાં પોતે આગેવાન છે. એ હરીશભાઈ પોતાનો પ્રસંગ કીધેલો, 1976નો પ્રસંગ છે આ, 1976નો. કંઈ કામ પ્રસંગે બોમ્બે એમને જવાનું થયું અને અચાનક એમને હૃદયમાં કંઈક દુખાવો પડ્યો. પેલા તો બહુ ગણકાર્યું ને કે હશે કંઈક, હવે આમ થાક હશે કે વાયુનો કંઈક પ્રકોપ થયો હશે, એટલે બહુ કંઈ ધ્યાન ના દીધું. પછી પણ એ દુખાવો વધવા લાગ્યો એટલે પછી ત્યાં કંઈક દવાખાનામાં દાખલ થયા અને હોસ્પિટલના જે પેલા ડૉક્ટરો હતા એટલે એકદમ સાવચેત થઈ ગયા કે સાહેબ તમારે છે ને એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં તમે આવ્યા છો, તમારું અત્યારે હાર્ટ એટેક આવવાની અણી ઉપર છે, તમારે અત્યારે ને અત્યારે જ હોસ્પિટલમાં દાખલ થઈ જવું પડશે અને તમારે કાલે જ અમે ઓપરેશન કરશું, તમારું હાર્ટ બહુ જ એકદમ ડેન્જરસ જોખમમાં તમારું અત્યારે પરિસ્થિતિ છે. કે ઓપરેશન કાલે? કે હા કાલે જ, તમને અહીંયાથી જરાય અમે આગળ પાછળ નહીં થવા દે. એટલે કેવું ના ચાલે કે કેમ? કે મારે પહેલાં મારા ગુરુને પૂછવું પડે. પણ કે તમને તો આ તમને ખબર પડે છે કે આ જીવન મરણનો આ પ્રસંગ છે અત્યારે, તમને આમ કંઈ થઈ જશે ગમે ત્યારે કંઈ ખબર ના પડે. કે જો મારા ગુરુની આજ્ઞા સિવાય હું છીક પણ ખાતો નથી, એટલે મારે ઓપરેશન, આવું મોટું ઓપરેશન કરવાનું હોય તો મારે ગુરુને પૂછવું જ પડે. પણ કે તમને અમે આ દવાખાનામાંથી વિદાય રજા ના આપીએ, રજા ના આપીએ તો હું હાલો ચાલો ને. પણ કે તમને કંઈ થશે તો? કે ચિંતા ના કરતા, તમને કોઈ કેસનું, તમારું કંઈ કેસ નહીં કરું, જવાબદારી બધી મારી છે. આ હરીશભાઈ તો નીકળ્યા. બનતા જોગ એવું બને છે કે સ્વામી બાપા પોતે મહારાષ્ટ્રમાં જતા, અકોલા હતા. હરીશભાઈ આમ શોધતા શોધતા જે હરિભક્તના ઘરે સ્વામી બાપાનો ઉતાર હતો ત્યાં પહોંચે છે. એ જ વખતે સ્વામી શ્રી હરિભક્તની મુલાકાત આપી રહ્યા છે. સ્વામી બાપાના તે મુલાકાત કક્ષમાં જાય છે અને એકદમ ખૂણામાં ઊભા રહે છે. હરિભક્તોનો આખી જે લાઈન ચાલુ હતી, સ્વામી બાપાની દ્રષ્ટિ પડે છે કે હરીશભાઈ આવ્યા છે. સ્વામી આંખથી મળી લીધું પણ હરીશભાઈ નજીક ના આવ્યા. હરિભક્તો બધા જ આમ સંતોષપૂર્વક બાપાની મુલાકાત લઈને બહાર વિદાય થાય છે ત્યારે બાપા નજીક બોલાવે કે આવો હરીશભાઈ આવો, શું હોય અત્યારે કંઈક કામ પ્રસંગે આવ્યા છો એમ બધી પૂછપરછ કરી. હરીશભાઈ વાત કરી કે સ્વામી હું હમણાં જ મુંબઈથી આવું છું અને આવી રીતે ડૉક્ટર મને કહેવડાવ્યું છે કે તમારે તાત્કાલિક હાર્ટ ઓપરેશન કરવું પડશે, તો હવે કહ્યું કે નહીં પૂછવા માટે આવ્યો છું? આવું બાપાને હવે પૂછે છે, બાપાને પૂછે છે પણ બાપા જવાબ નથી આપતા. બાપા આમ તેમ જોયા કરે છે. આમથી કે બાપા ડાફોડી મારે છે, શું કરે છે? બાપા જે રૂમમાં જે પણ કંઈ સંતો હતા ને એની સામે જોતા હતા. પછી બાપાએ ગણતરી માંડી. બાપા કે 1, 2, 3, 4, 5 એમ જેટલા કંઈ સંતો હતા ને એ બધાને એક એક પછી ગણે. 14 સંતો હતા. બાપા કે 1, 2, 3, 12, 13, 14, 15 પોતે 15માં. બાપા હરીશભાઈને શું કહે છે? હરીશભાઈ જાઓ, અમે 15 જણા છે, બધા તમને એક એક વર્ષનું આયુષ્ય આપે છે, ઓપરેશનની કાંઈ જરૂર નથી. સ્વામી બાપાએ 15 વર્ષનું જીવનદાન હરીશભાઈને આપ્યું એ તારીખ હરીશભાઈએ ખાસ યાદ રાખેલી અને એમની ડાયરીમાં રોજ અમે દર વર્ષે જ્યારે એ તારીખ આવે ત્યારે નોંધે કે જે બાપાનું આપેલું 1 વર્ષ પૂરું થયું, આજે 2 વર્ષ પૂરા થયા, આજે 3 વર્ષ પૂરા થયા, 4 વર્ષ પૂરા થયા. આ પ્રસંગ કઈ સાલનો હતો? 76નો. આપણે થાય ને કે 91માં શું થયું? 91માં હરીશભાઈ CFI માટે લાભ લેવા માટે ગયા અમેરિકા. તે અમેરિકાનો બધો જ ઉત્સવનો લાભ લીધો, સમાગમ કર્યો, બધું ફર્યા, ખૂબ આનંદ કર્યો. પાછા આવે છે અને મનમાં અનુસંધાન હતું કે સ્વામી બાપુના 15મું વર્ષ ચાલે છે. એ આવે છે જબલપુર અને પોતાના વેવાઈને બોલાવી લે છે, પોતાના જમાઈને બોલાવી લે છે, પોતાના દીકરા દીકરી બધાને બોલાવી લે છે. બધું જ એમનું જે ઘરનું જે કંઈ જે બધા પેપર્સ ડોક્યુમેન્ટ્સ છે, જે પણ કંઈ વિલ કરવાની હોય છે, બધી સોંપણી કરવાની, બધું જ વાઇન્ડ અપ કરી અને એકદમ સંતોષનો એક શ્વાસ લે છે. ત્યારે પછી કંઈક એમને ટ્રેનમાં કંઈક જાઉન થાય છે બીજે અને ટ્રેનમાં જ એમનો અવસાન ધામમાં પોતે ગયા. એ વખતે એમના આજુબાજુ નોંધે છે એ જ દિવસ હતો, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, યાદ નથી, એ જ દિવસ હતો એના આજુબાજુના જ 2 દિવસોમાં એ ધામમાં ગયા જે દિવસે બાપા એમને 15 વર્ષનું આયુષ્ય આપેલું. 76 થી 91 સ્વામી બાપાના જીવન ઉપર પોતે જીવતા હતા. આ સ્વામી બાપા આપણા માટે જીવનદાતા છે. આ તો સ્થૂળ પ્રસંગો આપણે જોયા પણ હજી સૂક્ષ્મ પણ આપણે પ્રસંગો જોઈશું. સ્વામી બાપા આપણા માટે કેવી રીતે જીવનદાતા બન્યા છે? સ્વામી વાતમાં આવે છે કે આપણો આ જે દેહ છે એ બુંદ સૃષ્ટિનો બનેલો છે. એટલે કે જાણીએ છીએ એ બુંદમાંથી એ માણસનું આખું ડિવેલપમેન્ટ થાય છે સેલ્સ દ્વારા. પણ જ્યારે સત્પુરુષ પ્રાપ્ત થાય છે અને આપને સત્સંગ અભિમુખ કરે છે, ભગવાનનું શરણ આપને અપાવડાવે છે, ત્યારે નાદ સૃષ્ટિનો દેહ આપણો બંધાય છે. એટલે કે એક ચૈતન્ય બેહી દેહ આપણો બંધાય છે. એટલે કે આપણું જીવન આખું સત્સંગમય બને છે. સ્વામી બાપાના યોગમાં આવીને કેવા માણસોનું આવી રીતે પણ આખું જીવન પરિવર્તન થયું છે. જીવન પરિવર્તનના બીજા ઘણા બધા પ્રસંગો આપણે જોવાના છે, પણ અહીંયા સ્પેસિફિકલી આ સંદર્ભમાં કે સ્વામી બાપા જીવનદાતા છે એના એક બે પ્રસંગો આપણે જોઈએ. દિલ્હીમાં આપણો બહુ જ એક સંનિષ્ઠ કુટુંબ છે. હવે એ સંનિષ્ઠ કુટુંબમાં એક સભ્ય, એમના કોઈક શાળા હતા. હવે એ શાળા છે ને બહુ સારા નહોતા, એટલે કે ખાવા પીવામાં બધી રીતે બહુ જ પૂરા હતા. ખાવાનું માંસ, દારૂ, ચોરી તો નહીં પણ આપણું શું કહેવાય, જુગાર, બધી રીતે પૂરા. હવે આ માણસ ને બહુ જ એકદમ પેલો પોતે શું કે રજોગુણી તામસી માણસ. હવે એના કોઈક ફ્રેન્ડે એને જ્યોતિષમાં બહુ જ આસ્થા, એટલે કોઈક જ્યોતિષ આવ્યા છે કોઈ સારા, એટલે આ ભાઈને સાથે લઈ જાય છે. અને આ પ્રસંગ સોરી 97 સાલનો છે, લગભગ 97 સાલનો. એ ભાઈ એના મિત્રને સાથે જ્યોતિષ પાસે લઈ જાય છે. પેલાના આગ્રહથી જાય, આને બહુ કંઈ રસ નહીં. અને પેલો જ્યોતિષ ને એના એના હાથ બતાડે છે હસ્તરેખા, અને પેલા જ્યોતિષે આનું મૃત્યુનો વર્ષ નહીં, મહિનો નહીં, પણ તારીખ આપી દીધી. આ તારીખે તું મરી જવાનો છે. આ જ્યોતિષ આ પેલા સંનિષ્ઠ કાર્ય હરિભક્તના સારાને કહે છે કે આ દિવસે તારો મૃત્યુ નિશ્ચિત છે. અને ક્યારે? કોઈ પકાર નામના વ્યક્તિથી, જેનું નામ પકારથી શરૂ થાય છે, એ પકારાધીન વ્યક્તિને તારી મુલાકાત થશે અને ત્યાર પછી ટૂંક જ સમયમાં તારું તું મરી જઈશ. પેલા એ તો બહુ ધ્યાન ના દે કે વાત હોતું હશે, આ હંબક છે, આ તો બધું આ બધા ગપગોડા છે, આ તો પેલા પૈસા કમાવાની બધી આખી બાબત છે. પણ દિવસ નજીક આવે ત્યારે અંદર તો ફાટે કે નહીં. પેલા થી કે આ તો ઠીક છે, આમ છે આમ છે, પોતાની જાતને સમજાવવા માટે એમ જસ્ટિફાય કરવા માંગે કે ના ના તું ખોટું આવે, કે હોતું હશે કે આવું. પણ જેમ જેમ દિવસ નજીક આવું ને એને અંતરમાં કંઈક થાય કે હવે કંઈક થશે, એટલે બધી સાવચેતી લઈ લીધી. આમ વારથી ના બોલે પણ તંગડી ઊંચી ને ઊંચી, કે બદલે ગાડીમાં ધ્યાન રાખ્યું, આમ કરું તેમ કરું, નાવા ધોવામાં. એ જ દિવસે બનવા જોગ એવું બને છે કે સ્વામી બાપા દિલ્હીમાં હતા અને આ એમના જે બનાવી થાય ને શાળા બનાવી, એમને સ્વામી બાપાના દર્શન કરવા માટે બહુ કેટલા વખતથી આગ્રહ કર્યા, પેલા ના જ પડે ના જ પડે ના જ પડે. આ દિવસે એમનેથી હા પડાઈ ગઈ, ભગવાનનું કર્યું, આ દિવસે હા પડાઈ ગઈ. અને એના સંબંધની સાથે બાપા પાસે આવે છે. બાપા પહેલો જ પ્રશ્ન પૂછે, કઈ વ્યસન છે? બાપાનો સ્ટાન્ડર્ડ પ્રશ્ન છે ને, કઈ વ્યસન છે? પેલા ભાઈથી ઉપર સામું જોવાયું નહીં, નીચે જોઈ લીધું કે સ્વામી કયું વ્યસન નથી, બધું જ છે. બાપા કે આજથી બધું બંધ. એક ઝાટકે એમનું દારૂ, માંસ, જે આપણે સિગરેટ, દારૂ, બધું જ એક સાથે જતું રહ્યું. અને પછી એ બહાર આવે છે, એકદમ સ્ટ્રાઇક થાય છે. અને ત્યાં પછી પેલા સંબંધીને સંતોને વાત કરે છે કે પેલો જ્યોતિષ હતો ને એની વાત સાચી હતી. આ જ તારીખ મને નક્કી કરેલી કે આ તારીખે હું મરી જઈશ એની વાત જરાય ખોટી નથી. મને પકારાદી નામના વ્યક્તિ મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ, અને મારું મૃત્યુ થઈ ગયું. કયું મૃત્યુ? મારું જે પૂર્વ જીવન હતું, મારું જે ખરાબ જીવન હતું, એ સાવ હવે નષ્ટ થઈ ગયું, મરી ગયો. હવે આજથી મને નવું જીવન મળે છે, આજથી મારો માટે એક નવો જન્મ છે. મેં કંઠી ધારણ કરી છે, હવે આજથી નવો ગિલ્લી નવો દાવો. આ એક સૂક્ષ્મ જીવન છે ને. સ્વામી બાપાએ આપને આ નવું જીવન આપ્યું છે. યોગેન્દ્ર સ્વામી લગભગ એમની કવિતા એક પર્થમાં લખ્યું છે કે જ્યારે આવા ગુરુમાં આપણે પરવાના થઈ જાય છે, પરવાના થઈ થઈને આપમાં હોમાઈ જવું, નવજીવન આપમાંથી કમાવો. આપણે પ્રમુખ સ્વામી મારા જ્યારે આવી રીતે સમર્પિત થયે છે, શરણાગત થયે છે, એ આપને આવી રીતે આ કંઠી ધારણ કરીને ભગવાન આશ્રય કરાવીને આપને એક નવું જીવન આપે છે. એક સાધુ એકવાર વાત કરેલી, સાધુએ અમારા સાથેના દીક્ષાર્થી, એમને કીધું કે જો સ્વામી બાપાએ મને અપનાવ્યો ના હોત અને મને જો સાધુ ના કર્યો હોત તો મારા જીવનમાં ત્રણ જ વસ્તુ બનત, ત્રણ જ વસ્તુ. કે શું? કે કાં તો મારું ખૂન થઈ જાત, કાં તો હું જેલમાં મરી જાત, કાં તો એઇડ્સથી મરી જાત. આ પ્રમુખ સ્વામી મહારાજનો સાધુ બોલે છે. કે સ્વામી બાપાએ મને અપનાવ્યો, મને હેત કર્યું, મારા જીવનનો આખો માર્ગ પલટાવી દીધો, અત્યારે હું ભગવા કપડામાં બેઠો છું, સ્વામી બાપા મને મળ્યા છે ત્યારે. જો ના હોત તો મને કલ્પના થતી કે હું ક્યાં હોત, શું કરત. આ સ્વામી બાપાનું જીવન દાન નથી, આ સ્વામી બાપાનું એક બહુ જ મોટું કાર્ય છે. આપણે બધાને આ રીતે જીવંત રાખે છે, જીવન આપીને પણ આપણે જીવંત રાખે છે. 91 સાલમાં જ્યારે સ્વામીશ્રી પરદેશમાં ભવ્ય ડંકો મારીને પાછા આવે છે, એ વખતે અક્ષરજીવન સ્વામી એમનું સ્વાગત ગીત લખે છે. હિન્દીમાં બહુ સુંદર એક સ્વાગત ગીત હતું, સ્વાગતમ ઓ સ્વાગતમ. એમાં એક કડી આવે છે, સ્વામી બાપા કેવી રીતે જીવન આપે છે એમાં કડીમાં લખે છે, વિશ્વભર મેં જાકે તુને ધર્મ કા શાસન કિયા, ભૂલે ભટકે જો જે ગિરે થે, ભૂલે ભટકે જો ગિરે થે ઉનકો હે જીવન દિયા. સંસારમાં જે પણ કોઈક માણસ ભૂલા પડેલા હોય છે, જે આમ ભૂલથાપ ખાઈ ગયા હોય છે, સાવ પતન થઈ ગયું હોય છે, જે આશા નિરાશા થઈ ગઈ છે, એ માણસોને સ્વામી બાપા શું કરે છે, ઉનકો હે જીવન દિયા. સ્વામી બાપા એ લોકોને એક નવું જીવન આપે છે. આ એક બહુ જ સૂક્ષ્મ બાબત છે. સ્વામી બાપા જીવનના સાચા માર્ગ બતાવે છે, જે જીવનમાંથી હતાશ થઈ ગયા છે, જે મૃતપ્રાય, જેને જીવન જીવા જેવું લાગતું નથી, એવાને પણ સ્વામીશ્રી કેવી રીતે જીવન આપે છે એના એક બે પ્રસંગ આપણે જોઈએ. સ્વામી બાપાનો આ પ્રસંગ એક વડીલ સંત પાસેથી સાંભળેલો. 96 સાલમાં આપણા શારજામાં આ પ્રસંગ બને, 96 સાલમાં શારજામાં આપણા એક સત્સંગી ફેમિલી છે, બે ભાઈઓ, આમ તો ચુસ્ત સત્સંગી, અને બહુ જ બે છોકરાઓ બે ભાઈઓ પણ બહુ જ બાહોશ, બહુ જ હોશિયાર. એ લોકો સાથે મળીને એક ધંધો કરેલો, ધંધોમાં પણ એક શરૂઆતમાં તો બહુ સફળ ગયા, લોકોનો સંપન્ન બહુ સારો, પણ કોણ જાણે કેમ કંઈક કારણોસર ધંધામાં એકદમ ફટકો પડ્યો. કંઈ મંદી થઈ, આજુબાજુ કંઈક શું મને ખ્યાલ નથી, પણ ધંધો છે ને આખો સાવ ખાડે પડવા આવી ગયો, અને એટલું બધું માથે દેવું ચડી ગયું, આ લોકો તો આમ આમ સાવ કંટાળી ગયા. કારણ કે રોજ પેલા લેનદાર માણું ખખડાવે કે પૈસા આપો પૈસા આપો, મોઢું શું બતાવો, આખા સમાજમાં લોકોને ખબર પડી ગઈ કે આ લોકોએ દેવું દેવાડું ફોકાડ્યું છે, અને એ લોકોના બૈરા છોકરાને પણ લોકો છેડતી કરે, એ લોકોની સહન ના થાય કે આપણે કંઈ પ્રતિષ્ઠા નહીં, આપણે એક વખતે જે આપણું સ્ટેટસ હતું, જે મોભો હતો સમાજમાં, આજે આપણે સાવ આવા થઈ ગયા, કેવી રીતે જીવશું હવે આગળ. એ લોકો સાવ આમ નિરાશ થઈ ગયા, એ લોકો સાવ બલહીન થઈ ગયા. બે ભાઈ નક્કી કર્યું કે આપણે આપઘાત કરીએ, કે બસ હવે જીવન જીવા જેવું લાગતું નથી. એ લોકોએ વિચારને એ લોકો પ્રયત્ન કર્યો, એ લોકો વ્યવસ્થિત આયોજન કર્યું. એક ભાઈ જઈને ઝેર લાવે છે, અને ઝેર લાવી એ લોકો બધું આખું ઇન્સ્ટ્રક્શન વાંચી લે છે બધું વ્યવસ્થિત, અને ઝેર પીવા જાય છે ને એ વખતે એક ભાઈને યાદ આવે છે કે આજે તો રવિવાર છે, આજે રવિવાર છે, એટલે બાપાની આજ્ઞા છે કે રવિ સભા ભરવી, ચાલો ને આપણે છેલ્લે છેલ્લે રવિ આપણે આજ્ઞા પાડી લે, મરવાનું તો છે જ, નક્કી જ છે, 2-3 કલાક આગું પાછું મોડું, એ ક્યાં ખાટું મોડું થાય છે, એટલે આપણે પહેલાં રવિસભા ભરી આવે, ઝેર તો અહીંયા ટેબલ ઉપર જ રાખશું કિચનમાં, અને આપણે જરાય ના નહીં આવીને સીધા આપણે એ પહેલું કામ જ કરવાનું છે કે ઝેર જ પીવાનું છે. આવા નિર્ધાર સાથે એ લોકો રવિસભામાં જાય છે. રવિસભા એ વખતે શારજામાં અત્યારે પણ અત્યારે મને લાગે સેન્ટર થઈ ગયું છે, એ વખતે ફરતી સભા થતી હતી, હરિભક્તોના જુદા જુદા ઘરે વારા ફરતી ફરતી સભા થતી હતી. જે હરિભક્તના ઘરે સભા થતી ચાલતી હતી, એ હરિભક્તે કંઈક પત્ર સ્વામી બાપાને લખ્યું હશે ભારત, એટલે એના સંદર્ભમાં સ્વામી બાપાને કંઈક એ જ વખતે ચાલુ રવિ સભામાં બાપાનો ફોન આ પેલા ઘર માલિક ઉપર જાય છે, અને બધી પેલી જે પત્રના સંદર્ભમાં જે કંઈ વાત હશે બધી વાત પૂરી કરી, અને બાપા પૂછે છે કે કેમ છે બધું શું ચાલે છે, કે બસ બાપા તમારી સ્મૃતિ કરતા આજે રવિ સભા છે, અને રવિ સભાનો જે સેવાનો લાભ અત્યારે જે ફરતી સભા ચાલે જે અમને મળ્યો છે, કેમ કે કોણ કોણ છે, 5-4 પેલા કુટુંબ હશે આગળ, એટલે પેલા ભાઈ બોલે કે આ છે ને સોલંકી છે ને આમ છે ને સત, કે એમ આ છે કે આપો ફોન. અને આ જે બે ભાઈઓ છે એ લોકો સાથે બાપા વાત કરે છે, કેમ કેમ છે, સારું છે ને, અરે બાપા જોરદાર, ફોન પર એ જ વાત કરે ને કોઈ પૂછે કેમ છે, અરે આનંદ મંગલ ટનાટન જલસા, એવું જ આપણે કહેતા હોય છે. હવે જવાના હતા આપઘાત કરવા માટે, પણ સ્વામીને કે સ્વામી બસ આપણી દયા છે બધું સારું છે, બાપા કેમ ને, બસ ચાલો ત્યારે બળ રાખજો, હા બળમાં રહેજો, બાપા આશો બોલે બળમાં રહેજો. બાપા ખબણી કેવા આમ દૈવથિયા બોલ્યા છે શબ્દ, દૂર રહ્યા થક્યા પણ બાપા ભારત છે, લોકો શારજામાં છે, ટેલિફોન દ્વારા એ શબ્દ એના હૃદયમાં ઉતરી ગયા, એવા ઉતરી ગયા કે કેવું આ કોઇન્સિડન્સ આખું બની ગયું, કે આપણે આ દિવસે અહીંયા આપણે રવિ સભામાં ગયા, આ હરિભક્તના જ ઘરે સભા થઈ, એ હરિભક્તે જ પત્ર લખ્યો, એ જ વખતે જ બાપાએ ફોન કર્યો, એ જ વખતે બીજા કોઈ સામે આપણી સાથે જ ફોન પર વાત કરી અને બાપાએ આ જ શબ્દ પ્રયોગ કર્યો કે બળમાં રહેજો. બાપાનો કંઈક કહેવાનો મર્મ જુદો લાગે છે. બાપાના શબ્દ માત્રથી એ લોકોને અંતરમાં એટલું તો બળ આવી ગયું. એ લોકો ઘરે આવે છે, બે ભાઈઓ પેલું જે રેડી દે છે, બળમાં રહેજો એ સ્મૃતિ સાથે એ લોકોએ દિવસો વિતાવ્યા. થોડીક ધીરજ રાખી ધંધો પાછો ઉપાડ થઈ ગયો અને ધમધકતો પાછો લોકોનો ધંધો ચાલુ થઈ ગયો. સ્વામી બાપા ફરી જ્યારે ત્યાં 1997માં શાહ જાગ્યા હતા, આ બે ભાઈઓએ સંતોને આ વાત કરેલી કે સ્વામી બાપાએ અમને જીવતા રાખ્યા છે. આ જીવનદાન છે ને, જે મરવા માટે તૈયાર થઈ ગયા હોય એ લોકોને સ્વામી જીવન આપે છે, જીવંત રાખે છે, આપણા માટે માતા છે. એક બીજો એક પ્રસંગ છે, જ લાંબો છે, આપણે આવતીકાલે જોશું, લાંબો છે. આ જ પ્રકારનો ભાવ છે કે સ્વામી બાપા આપણા જીવનમાં કેવી રીતે જીવનદાતા બન્યા છે, અને વધુ પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વ અવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાની જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા થોડા દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષયક વાતો સમજી રહ્યા છીએ. એમાં શ્રીજી મહારાજના જીવનના અનંત ગુણો એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને તાદ્રશ દેખાય છે. એવા અનેક પાસાઓ દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુહરિના જીવનનું મૂલ્યાંકન કરેલું. એની સાથે સાથે જ શ્રીજી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં, એમની પ્રત્યક્ષ સાનિધ્યમાં જેવો ભક્ત સમાજ તૈયાર થયેલો, એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. તેથી પણ આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. મહારાજના વખતમાં હરિભક્તો જે શ્રદ્ધાથી સેવાને સમર્પણ કરતા, એ જ શ્રદ્ધાથી આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ભક્તો સેવા અને સમર્પણ કરે છે. મહારાજના વખતમાં હરિભક્તોએ જેવી સમજણ કેળવેલી, સાંખ્ય અને યોગ બંને પ્રકારની સમજણ જેવી કેળવેલી, એવી જ સમજણ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્ત સમાજમાં આપણને દેખાય છે. મહારાજના વખતમાં જેમ હરિભક્તો મહારાજને સર્વોપરી જાણતા અને ભજન કરતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્તો મહારાજને સર્વોપરી જાણી અને એમનું ભજન કરે છે. એટલે એ એક વ્યક્તિત્વનો દ્રષ્ટિકોણ એ પણ છે કે મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો અદલ ભક્ત સમાજ એ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે, ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. પહેલી જ વાત આપણે સેવાની સમજીએ તો મહારાજના વખતમાં ભક્તો જેવી શ્રદ્ધાથી તને મને ધને સર્વ પ્રકારે સેવા કરતા એવા ભક્તો આજે પણ છે. જ્યારે જ્યારે ગઢડામાં કે વડતાલમાં કંઈ મહારાજના સાનિધ્યમાં પ્રસંગ હોય અને દેશ પરદેશથી બધા હરિભક્તો પધારવાના હોય ત્યારે ત્યારે એ ભગાદોશી કાયમ સેવા માટે જોડાઈ જતા. દામોદર શેઠ એ અમદાવાદથી આવીને કાયમ સેવામાં જોડાઈ જતા. આ બધા પ્રતિષ્ઠિત બધા સામાજિક દ્રષ્ટિએ આગેવાનો કહેવાતા, ખૂબ ધનાઢ્ય હતા અને છતાં પણ નાનામાં નાની સેવામાં ખૂબ શ્રદ્ધાથી જોડાતા. એમાં દામોદર શેઠ છે અને ભગાદોશી એ બંને તો આમ સ્થૂળ કાય હતા, છતાં પણ ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા. ત્યારે મહારાજ કહેતા કે સમયમાં જ્યાં જોઈએ ત્યાં દામોદર તો દેખાય જ. એટલે શું કે સભા થવાની હોય ત્યાં પાથરણા પણ

ભગાદોશી પણ આમ સ્થૂળકાય પણ દોડી દોડીને બધે સેવા કરતા. તો આવી રીતે આવા ધનાઢ્ય હતા, છતાં પણ મહારાજના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં આવી રીતે પોતે નાના માનાની સેવામાં પણ જોડાતા, એટલે ખૂબ આવી શ્રદ્ધા હતી. દામોદરના જીવનનો વિશેષ પ્રસંગ કે મહારાજ સાથે કેટલી બધી પ્રીતિ પણ એમને હતી કે એક વખત સભામાં બેઠેલા અને શ્રીજી મહારાજ સામે આમ જોઈ અને દામોદર મુસ્કરાયા. ત્યારે મહારાજે પૂછ્યું કે દામોદર કેમ હસ્યા? ત્યારે મહારાજને દામોદર શેઠે વાત કરી કે મહારાજ, આપ રાજી હો તો મારે આપની પાસે માંગવું છે. ત્યારે મહારાજ કે, તમ જેવા ભક્ત માગે અમે રાજી છીએ, તમારા અંતરમાં તો કોઈ સંસારની વાસના છે નહીં, માટે તમે જે માંગો અમે આપીએ. ત્યારે દામોદર શેઠે શ્રીજી મહારાજને હાથ જોડીને ભર સભામાં મહારાજ પાસે માગ્યું કે આ તમારા મુખારવિંદની સ્મૃતિ જ્યારે પૂજા દરમિયાન કરીએ છીએ ત્યારે તમારા આ નીચલા હોઠ ઉપર જમણી બાજુ જે સફેદ બિંદુ દેખાય છે એને લીધે સુખ આવતું નથી, માટે મારી એક વિનંતી છે કે જો તમે મારી ઉપર રાજી થયા હો તો તમારા હોઠેથી આ સફેદ બિંદુ અદૃશ્ય થાય અને મારા હોઠે થઈ જાય એવી પ્રસાદી આપો. ત્યારે મહારાજ કંઈ બોલ્યા તો નહીં, ખાલી આમ હસ્યા. અને ત્યાં અદ્ભુતારંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે એક અઠવાડિયા પછી મહારાજના નીચલા હોઠેથી જમણી બાજુથી એ સફેદ બિંદુ ગાયબ થયું અને દામોદર શેઠના હોઠ ઉપર તે જ જગ્યાએ થયું. તે આ જીવન દામોદરને એ પ્રસાદી રહી. કેવી પ્રસાદી માગી કહેવાયા. અને મહારાજ પણ કેટલા રાજી હશે. પણ આવી સેવા આવા શેઠ હોવા છતાં પણ ખૂબ શ્રદ્ધાથી કરતા, એમ આજે પણ બધા હરિભક્તો છે એ ખૂબ શ્રદ્ધાથી પોતાનું એક સામાજિક સ્ટેટસ, પોતે કદાચ ધનાઢ્ય હોય પણ જ્યારે સત્સંગમાં આવે ત્યારે એકદમ નિર્માની થઈને આ બધી શ્રદ્ધાથી સેવા કરતા હોય છે. આપણે જ્યારે 1995માં અમૃત મહોત્સવ ઉજવાયો તે વખતે ત્યાં મુંબઈમાં આપણા સાધુરામભાઈ છે, એમના દીકરા યોગેશભાઈ, એ ખૂબ શ્રદ્ધાથી આ પાર્કિંગ અને બધી સેવામાં જોડાયેલા. અને બોમ્બે પુણે એક્સપ્રેસ હાઈવે ઉપરથી તો કેટલા બધા લાખો વાહન રોજના પસાર થાય અને આ તો એકદમ એક્સપ્રેસ હાઈવે હતો. અને તે જ જગ્યાએ ત્યાં બધા હરિભક્તો જે બસમાં આવ્યા હોય કે વાહન લઈને આવ્યા હોય તે લોકોએ અંદર આમ ગ્રાઉન્ડ તરફ ટર્ન લેવાનો. હવે એ ટ્રાફિક વિંધવાનો થાય પણ આખા મહોત્સવ દરમિયાન ત્યાં રોડ ઉપર ખડે પગે સવારથી લઈને સાંજ સુધી પોતે ઊભા રહ્યા અને ત્યાં ટ્રાફિક પોલીસની સાથે પોતે આ સેવામાં જોડાતા. એટલે ટ્રાફિક ઊભો રાખવાનો, પાછા હરિભક્તો બધા રોડ ક્રોસ કરી જાય અને ત્યાર પછી પાછો ટ્રાફિક ચાલુ કરાવવાનો. એક પણ એક્સિડન્ટ થયો નથી એવી શ્રદ્ધાથી એમણે આ સેવા કરી. સ્વામીને જ્યારે ઉત્સવના છેલ્લા દિવસો દરમિયાન આ બધા રિપોર્ટિંગ દરમિયાન ખબર પડી, ઋષિરાજ સ્વામીએ બધી વાત કરી ત્યારે એ પણ બાજુમાં હતા અને સ્વામી ખૂબ રાજી થઈને થાળમાંથી પ્રસાદ આપેલો. પણ આવા એક ધનાઢ્ય કુટુંબ, એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત કુટુંબ કહેવાય એવા ઘરના પણ આવા એ આવી નાનામાં નાની સેવામાં જોડાતા, ત્યારે જેવી રીતે દામોદર શેઠ કે ભગાદોશી જોડાતા એવી શ્રદ્ધાથી આજે પણ હરિભક્તો આ બધી સેવામાં જોડાય છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. આ સ્નેહ કરીને સેવા અને સાથે સાથે ભગવાન અને સંત માગે ત્યારે પોતાનું સર્વસ્વ અર્પી દેવું એવી પણ ખૂબ શ્રદ્ધાથી સેવા એ મહારાજના વખતમાં ભક્તો કરતા અને આજે પણ કરે છે. શ્રીજી મહારાજ છે એક વખત જમરાળા ગામમાં બિરાજમાન હતા અને ત્યાં ગંગારામ નામે હરિભક્ત એમના ઘરે મહારાજ જમ્યા અને ગંગારામ અને એમના પત્નીએ ખૂબ મહારાજને જમાડ્યા, આગ્રહ કરી કરીને મહારાજને જમાડ્યા અને આમ આકંઠ તૃપ્ત કરી દીધા કે આમ અંદર તો હવે પાણીનું ટીપું પણ જઈ ના શકે એટલું બધું મહારાજને જમાડ્યા. મહારાજ કે, તમે આ બધો દૂધપાક આટલો બધો જમાડ્યો તે હવે તો અમારાથી એ સવારી એટલે કે ઘોડે સવારી થઈ શકશે નહીં, માટે તમારે તો અમને ગાડામાં ગાદલું નાખીને સૂતા સૂતા લઈ જવા પડશે. એટલે ગંગારામ કે, મહારાજ એક દિવસ રોકાઈ જાઓ, કાલે જજો. મહારાજ કે, ના આજે મારે કાર્યણી પહોંચવું જ છે અને ત્યાં સાંજે સભા છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એટલે બહુ જ આગ્રહ મહારાજે રાખ્યો એટલે બપોરે જ પછી ગાડું બધું જોડ્યું, ગાદલું પાથર્યું અને મહારાજને ગાદલા પર સુવાડ્યા. પણ એટલું બધું મહારાજથી આમ ખવાઈ ગયેલું, બધાએ ખૂબ આગ્રહ રાખેલો તો મહારાજને આમ શું, કારણ કે પેટ

તમારો ફૂલ ટાઈટ હોય, ના ઊભા રહેવાય, ના બેસાય, ના પડખું ભરાય, ના સુવાય, કશું જ ના થાય એવી પરિસ્થિતિ મહારાજની થઈ ગયેલી. મહારાજ એમ સૂતા સૂતા કે ગંગારામ તે બહુ જમાડ્યો, કે ગંગારામ તે બહુ જમાડ્યો, તે મારથી તો બેસાતું નથી કહે છે, સુવાતું નથી કહે છે. અને મહારાજ એ વખતે આવું ભારે ચરિત્ર કરેલું. પણ ગંગારામ એટલી સરસ રીતે એ બળદગાડું ચલાવતા હતા કે કોઈ જગ્યાએ મહારાજને આંચકો ના આવે. આમ સામાન્ય ખાડા ટીકરા હોય એમ જરા તારવવાનો પ્રયત્ન કરે, થોડા તારવી પણ લે, એવી રીતે ચલાવતા હતા. તેમ મહારાજ એકદમ બેઠા થયા અને ત્યાં મહારાજે ગંગારામની આમ પીઠ થાપડીને કહ્યું, ગંગારામ તે તું બળદગાડું સારું ચલાવી જાણસ કે? એ કે મહારાજ આપની કૃપા. મહારાજે આમ ત્યાં આમ આગળ વળીને જોયું. મહારાજ કે શું તારા બળદ છે? કે બંને બળદ બહુ જાતવાન લાગે છે, તારું ગાડુંનું એ બહુ સારું છે. કારણ કે નવું જ ગાડું હતું, જે લાકડું સારું હતું. એટલે મહારાજ કે તારું ગાડું સારું છે અને ચલાવનારોય સારો છે. મહારાજ કે આટલું બોલ્યા અને ગંગારામે એ બળદની રાસ મહારાજના હાથમાં આપી દીધી. મહારાજ કે આ શું? કે મહારાજ તમને ગમ્યું એટલે હવે તમારું, આ બે બળદ તમારા, આ ગાડું તમારું અને ગાડુંનું ચલાવનારોય તમારો. મહારાજ કે તારા ઘરવાળાને પૂછીને આવજે. એ કે એ તો રાજી જ છે, એ તો રાજી જ છે જો તમારી સેવામાં હું આવી જાઉં તો. એટલે અને મને કહીને જ મોકલ્યો છે કે મહારાજને કદાચ આ ગાડું ગમે અને બે બળદ ગમે તો તમે આપી દેજો. મહારાજ કે એ બે ગમે તે આપી દેજો, પણ આ ત્રીજાની વાત છે ચલાવનારો એનું શું? એ કે મહારાજ એ મારા ઘરવાળા રાજી જ છે જો હું ગઢડા મંદિર અત્યારે બંધાય છે એની સેવામાં જોડાવતો. અને મહારાજને હાથમાં રાસ આપી દીધી. મહારાજે તો જોકે પાછી આપી દીધી. મહારાજ કે તે બધી જ સેવા કરી દીધી, તે બડી રાજાની જેમ તારું સર્વસ્વ અર્પી દીધું. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી તારી આ સેવા ગવાશે. હવે એક સામાન્ય ગામડા ગામના માણસ પણ એવી એક સમજણ કે મહારાજની મરજી પોતે જાણી શક્યા અને ટાઈમે રાસ આપી દીધી. મહારાજે કંઈ ના લઈ લીધું, અને કદાચ લીધું હતું તો કંઈ એટલી મોટી વસ્તુ હતી નહીં પોતાની માટે, કદાચ નાના માણસ માટે મોટી વસ્તુ, કારણ કે એના દ્વારા જ એ બધું ખેતી કરી શકે. છતાં પણ મહારાજ અત્યંત રાજી થયા અને આવું વરદાન આપી દીધું કે કાયમ માટે તારી સેવા ગવાશે. તો જો આજે 200 વર્ષ પછી આપણે આટલી 10,000 માઇલ દૂર આપણે એમને યાદ કરીએ છીએ. તો જો કહેવાનું શું કે આવી રીતે મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા કે મહારાજની મરજી જાણીને એવી એમને સમજણ હતી કે સેવા કરી દેતા. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા હરિભક્તો છે. આપણે આણંદ ક્ષેત્રના આપણા સંયોજક છે અરુણભાઈ પટેલ, સર્વમંગલ સ્વામી બેઠા તમને ખ્યાલ છે, ડૉક્ટર અરુણભાઈ પટેલ, એમના એક દીકરા સાધુ પણ છે. એ અરુણભાઈ ખૂબ વર્ષો જૂના આપણા કાર્યકર છે અને 1999 કે 2000ની સારમાં જ્યારે સાંકળીમાં દિવ્ય સન્નિધિ પર્વ સંતોને કાર્યકર્તાઓનું થયેલું તે વખતે સ્વામી એ ની સાનિધ્યમાં જ્યારે છેલ્લી સભા પૂરી થઈ અને મધ્યસ્થ કારણના સંતો બધાનો આભાર માન્યો ત્યારે એ સંતોનો આભાર માનવા માટે એ ડૉક્ટર અરુણભાઈ મંચ ઉપર આવ્યા. એમણે આભાર માની લીધો પછી સ્વામીએ ફરી વખત માઇક મંગાવ્યું અને સ્વામી બોલ્યા કે આપણી સંસ્થામાં આદર્શ કાર્યકર કોઈ જોવા હોય તો અરુણભાઈ છે. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, પોતે પ્રમાણ આપ્યું. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, એકની એક રહેણી કહેણી છે, કોઈ દિવસ કોઈ ફેર એમાં થયો નથી. દાયકાઓ સુધી સ્વામી કે એણે સેવા કરી છે. બહુ શ્રદ્ધાથી સ્વામી બોલેલા, પણ આ વાત કરેલી કે સ્વામી કે આપણી સંસ્થામાં જો આદર્શ કાર્યકર કોઈ કહેવા હોય તો અરુણભાઈને જોવા. આ 400 જેટલા નિર્દેશકો અને સંયોજકો એટલે મુખ્ય અગ્રેસર કાર્યકર્તાઓ બેઠા હતા એ બધાને સંબોધીને સ્વામીએ વાત કરેલી. પણ એવા એક કાર્યકર છે, પણ એમના જીવનનો એક પ્રસંગ 1983ની સાલમાં એમને જીવનમાં પહેલી જ વખત વ્હીકલ પોતાનું લીધેલું, ટુ વ્હીલર સ્કૂટર. અને સાંઈ બોચાસન હતા અને પૂજન કરાવવા ગયા અને સ્વામી ત્યાં સવારે પૂજા કર્યા પછી ઠાકોરજીના દર્શન કરીને નીચે આવતા હતા ત્યારે એમણે ત્યાં સ્કૂટર પાર્ક કરેલું. સંતોએ વાત કરીને એ ઊભા હતા. સાંઈ કે શું અરુણભાઈ? તો કે બાપા સ્કૂટર લીધું છે અને પૂજન કરવાનું છે. એટલે સ્વામીએ ત્યાં ઠાકોરજી પધરાવેલા, પૂજન કર્યું, સ્કૂટરને ચાંદલા કર્યા. પછી એમની અરુણભાઈની ઈચ્છા હતી કે જે સ્કૂટરની કી હોય એ કીને પણ સ્વામી ચાંદલો કરે. અને સ્વામીની આંગળી હતી જ આમ ચાંદલો કરતા હતા સ્વામી, એટલે એમણે આમ કી ધરી ચાંદલો કરવા માટે. એ કે બાપા એમ કહીને હાથમાં ચાવી હતી. સાંઈ કે ઓ લો મંદિરને અર્પણ કરી દેવું છે, બહુ સારું, લો અમારા મંદિરને જોઈએ જ છે. એ ચાવી આમ ધરીને તો સ્વામી વળી એવું બોલે, સાંઈ કે લો મંદિરને આપી દેવું છે, અમારું મંદિર જરૂર છે. એમ કે ખભે ખભા ઉપર આમ ધબ્બો મારી દીધો. અરુણભાઈ ઇન્સ્ટન્ટ કે હા સ્વામી મંદિર માટે લાવ્યો છું એટલે આ રાખો. એટલે કોઈ સંતે કીધું કે સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી કે કોઈ હતું, કોઈ સંતોએ કીધું કે સ્વામી આ તો એ ચાવીનું
પૂજન કરવા માટે, ચાંદલો કરાવવા માટે એમને આગળ ધરેલી. સ્વામી કેમ? અરુણભાઈ કે નાના સ્વામી, ચાવી ઉપર ચાંદલો કરવા માટે નહીં, આપને અર્પણ કરવા માટે જ મેં ધરેલું. તરત જ સમજણ ફેરવી નાખી. અને સ્વામી અરુણભાઈ વાત કરે છે આ પ્રસંગની, કે સામું જોયું સ્વામીએ, અને એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ માટે જે સ્વામી આમ સામું જોયું, સ્વામીએ જે સ્માઇલ આપી, $1,000,000. એ $1,000,000 ખરીદતા પણ એ સ્માઇલ, એ આંખો, એ ફરી વખત મળે નહીં. એટલા પ્રેમથી સ્વામીએ જોયું. હવે આ તો અંતર્યામી પુરુષ છે, અંતર્યામી પણ ફગેટ ઇટ ફોર અ વાઇલ. પણ જે આટલા બુદ્ધિશાળી વ્યક્તિ, આમ પ્રસંગ ચાલતો હોય, બે ચાર માણસ વાત કરતા હોય, તો એક ક્ષણમાં સમજી જાય કે શું વાત ચાલે છે, શું વાતાવરણ છે, અને કયા કયા વ્યક્તિ ઇન્વોલ્વ છે, એટલે શું વાત કઈ કક્ષાની ચાલતી હોવી જોઈએ. આવા બુદ્ધિશાળી છે સ્વામી તો, છતાં સ્વામી જાણતા હતા. પણ એક પલખારામાં જે એમને સ્વામીના વચને સમજણ ફેરવી અને એ સ્કૂટર અર્પણ કરી દીધું બોચાસન મંદિરમાં, તો જેમ એ જમરાડાના ગંગારામે એ મહારાજના હાથમાં બળદની રાસ આપી દીધેલી, એમ અરુણભાઈએ સ્વામીને સ્કૂટરની ચાવી આપી દીધી. પણ આવા ભક્તો કે મરજી સમજીને ટાણું સાચવી જાણે, એવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. એવી શ્રદ્ધાથી આ બધી સેવા એ લોકોએ કરેલી છે. અને આ બધી જ સેવા એ મરજી જાણીને કરી હોય, પણ ઘણી વખત તો બહુ જ મોટા પ્રમાણમાં જબરજસ્ત સેવા આ મરજી જાણીને કરેલી હોય, એવા પણ ભક્તો મહારાજના વખતમાં હતા અને એવા ભક્તો આજે પણ છે. મહારાજને જ્યારે ગઢડા મંદિરનું બાંધકામ ચાલતું, ત્યારે એક પ્રસંગે સામત પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યાં અક્ષરરોડીમાં મહારાજ બિરાજમાન હતા. મહારાજના દર્શન દંડવત કર્યા, મહારાજે ખબર અંતર પૂછ્યા. અને પછી મહારાજ કે, પટેલ વ્યવહાર સુખી તો છો ને? સામત પટેલ કે, હા મહારાજ, આપની દયા છે અને વ્યવહાર સારો ચાલે છે. થોડી ઔપચારિક વાતો થઈ અને ફરી વખત મહારાજે પૂછ્યું, પટેલ વ્યવહાર સુખી તો છો ને? એટલે કે, હા મહારાજ, આપની દયા છે બધી. આવું બે ત્રણ વખત મહારાજે પૂછ્યું અને પછી તો મહારાજે કીધું કે શું કાર્યક્રમ છે? એટલે કે, મહારાજ એક રાત રોકાવું છે ને પછી જશું. મહારાજ કે, બહુ સારું, તો સાંજે પાછા સભામાં આપણે મળશું. એમ કહીને મહારાજ કે, અમે જરા મંદિરે જઈ આવીએ. એટલે નિરીક્ષણ કરવા માટે સાંજના સમયે મહારાજને જવું હતું, એટલે મહારાજ તો અક્ષરરોડીમાંથી ઊભા થઈને ચાલ્યા. સામત પટેલને અંતરમાં વિચાર આવ્યો કે મહારાજ કોઈ વખત નહીં, એના કરતાં બે વખત ઉપરાઉપરી પૂછ્યું તે શું હશે. એટલે એમણે શુકમુનિ સ્વામી અને સાથેના પાર્ષદ હતા એમને પૂછ્યું કે મહારાજે કેમ આવું પૂછ્યું. ત્યારે શુકમુનિ સ્વામીએ કીધું, જો અત્યારે મહારાજને પૈસાની ખૂબ જરૂર છે અને ગઢડાનું મંદિર બંધાય છે અને એમાં કડિયાના અને મજૂરના પગાર ચડી ગયા છે, પથ્થર જે આવે છે એ પણ આવતો બંધ થયો છે કારણ કે પૈસા ચૂકવાતા નથી, એટલે મહારાજને પૈસાની જરૂર છે, એટલે કદાચ આવું પૂછતા હશે. સામત પટેલ તો બધું શાનમાં સમજી ગયા, કંઈ મહારાજને પૂછવા જ ના રહ્યા કે મહારાજ ખરેખર પૈસાની જરૂર છે, કહેતો હોય તો હું કંઈક લઈ આવું, સેવા કરું. હવે એવું પૂછવા જઈએ તો મહારાજ ના જ પાડે ને. સમજી જ ગયા એ ઓસરી ઉપરથી સીધા જ ઘોડા ઉપર પલાણ થઈને પોતાને ગામ, અને ત્યાં જઈને પછી પોતાની જેટલી મિલકત હતી એ બધી ભેગી કરી ઘર વખરી વેચી દીધી અને પછી ખેતર પણ વેચી દીધું. સારું, એને જોગાનું જોગ એના પત્ની પિયર ગયેલા એટલે બધું કામ થયું, નહીં તો પાછું અટકત. એ આઉટ ઓફ સ્ટેશન હતા એટલે બધો કાર્યક્રમ થઈ શક્યો, નહીં તો બધો અડધો રહી જાત પાછો. એટલે એ રીતે બધો ખેતરવાડી બધું વેચી દીધું, ઘર બહાર બધું વેચી દીધું, ઢોર બધા વેચી દીધા, નકદ પોતાની પાસે જેટલું હતું એટલું, અને સાથે આ બધું ઉમેરાયું અને બધી ઝવેરાત હતી એ પણ બધું ભેગું કર્યું અને 4,000 રૂપિયા નકદ લઈને મહારાજ પાસે આવ્યા કોથળો ભરીને. હવે આપણને થાય 4,000 રૂપિયાની રકમ મહારાજના વખતમાં 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અને ગોલ્ડ ઇઝ ઇન્ટરનેશનલ કરન્સી, કે તે વખતના 4,000 રૂપિયા એટલે અત્યારના કેટલા, તે ગોલ્ડ પ્રમાણે ગણાય. કે તે વખતે 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અત્યારે કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા લગભગ તોલો સોનું છે. તો એ 4,000 રૂપિયામાં કેટલા તોલા સોનું આવે, એટલા તોલા સોનું લેવું હોય તો અત્યારે કેટલા રૂપિયા થાય, એ જે રૂપિયા થાય એ એની સેવા થઈ કહેવાય. એટલે આવી એમણે સેવા કરીને મહારાજ પાસે આમ કોથળો પાથર્યો. મહારાજ કે, આ શું છે આ બધું? કે, મહારાજ આપ રાખો, આપને અત્યારે ગઢડા મંદિરમાં જરૂર છે તો અમારી સેવા સ્વીકારો. એમ કહીને હાથ જોડીને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ કે, પણ પટેલ આટલું બધું તમે ક્યાંથી લાવ્યા? ઘર બહાર ને ખેતર વેચ્યું હોય તો જ બને. કે, મહારાજ એ તમારે ક્યાં ચિંતા કરવી છે, તમે જ બધું દીધું છે ને બધું થાય છે. મહારાજ કે, પણ તમારા ભવિષ્યનું શું? સામત પટેલ કે, જો મહારાજ, કુકડાને કણબીના છોકરા બે જણા તો ભૂખ્યા મરે નહીં, એ તો ઉકેડામાંથી દાણા વીણીને ખાય, માટે તમે અત્યારે રાખો, તમારે જરૂર છે, એ પાછળ તો બધું અમારું થઈ રહેશે. મહારાજના આંખમાં ઝળઝળી આવી ગયા અને મહારાજને ખૂબ વિનંતી કરી, એટલે મહારાજે બધી સેવા સ્વીકારી અને આ બાજુ
ગઢડા મંદિરનું કામ ધમધોકાર બધું પાછું ચાલુ થઈ ગયું. પણ જો આવી એક સમજણ, એક મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, એ કક્ષાની સેવા મહારાજના વખતમાં આવા ઘણા બધા હરિભક્તો હતા એ શ્રદ્ધાથી કરતા. આજે પણ એવો ભક્ત સમાજ છે, એટલે એવા હરિભક્તોના દર્શન આપણને થાય છે કે મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. સ્વામી હમણાં થોડા વખત પહેલાં અટલાદરામાં હતા, અને તે વખતે રાજેશ્વર સ્વામી અને બીજા સંતો એ પોતપોતાના વિસ્તારના હરિભક્તો પાસે ત્યાં અટલાદરા માસ્ટર પ્લાનની લખણી કરાવતા હતા. તે વખતે લખણીને બધું પૂરું થયું અને ખૂબ શ્રદ્ધાથી બધા હરિભક્તોએ સેવા કરી. પછી ત્યાં આપણા અટલાદરાના હરિભક્ત છે પ્રહલાદભાઈ રાવ, એ સ્વામી પાસે આવ્યા અને સ્વામી પાસે આવીને એમણે પ્લાન ખોલ્યા. એમના દીકરા હતા ભૂપેન્દ્રભાઈ અને બીજા દીકરા પ્રકાશ. અહીંયા છે પ્રકાશભાઈ, ક્યાંક છે? એમને ગઈ વખતે લગભગ મળેલા. એટલે એ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે તાંદરજામાં અમારી એક આ જમીન છે મોટી, અને જમીન અમારે વેચવી છે. એટલે એમને અમૃતદર્શન સ્વામીને વાત કરેલી, સ્વામી પાસે તો વાત નહીં થયેલી, કે આ જમીન મોટી વેચીએ તો ત્યાં બીજો આપણે પ્રોજેક્ટ એ ગામમાં થઈ શકે અટલાદરામાં, તો આ મોટી જમીન વેચવી છે. એટલે સ્વામી પાસે આશીર્વાદ આપવા માટે લઈ ગયા. સ્વામી આમ પ્લાન જોયો અને બધી વાત જાણી, સ્વામી આમ પુષ્પ છાંટ્યા. અને પછી આમ સહેજે તો પેલી ભાષામાં આપણે બોલતા હોઈએ ને કે ભાઈ આપણે જમીન આપી દેવી છે એમ, ઘણી કહેતા હોય જમીન આપી દેવી છે એમ, એટલે આપી દેવી છે એટલે વેચી દેવી છે એવો અર્થ થાય. એટલે આમ હોય કે સ્વામી આપણે જમીન આપી દે, સ્વામી કે બહુ સારું, લો આશીર્વાદ છે ત્રણેય જણાને, મહારાજ બહુ સુખી કરશે, અમારે મંદિરમાં ખૂબ જરૂર છે, મહારાજ બેસશે, ભવ્ય શિખરબદ્ધ મંદિર થશે, એમ કહીને 5-7 મિનિટ સુધી આશીર્વાદ ચાલુ રાખ્યા. એટલે આ ત્રણ તો જોઈ અમૃતદર્શન સ્વામી કે સ્વામી આ એમ નથી, એમને તો આ જમીન આપવી છે એટલે વેચી દેવી છે, અને એમાંથી પૈસા આવે એનો પ્રોજેક્ટ બીજો ગામ બરોડામાં કરવાનો. સાહેબ કે ઓ એમ છે, ભલે તો લો આ પુષ્પ મૂકે, લો આશીર્વાદ છે, ઠાકોરજી બધા પ્રોજેક્ટ સારા કરશે, આમને આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી તો આગળ એ બહાર નીકળ્યા ત્યારે આ બધી સહેજે વાત થઈ, સ્વામી તો આમ સમજ્યા અને આવી રીતે બોલ્યા. પ્રહલાદભાઈને કહ્યું કે સ્વામી આવું બોલે આપણે વિચારવું જોઈએ. અમૃતદર્શન સ્વામી કે ના ના એવું નથી, આ તો સ્વામી આવું સમજ્યા એટલે આવું બોલ્યા હોય, પણ તમારે પ્રેમથી સ્વામીના આશીર્વાદ છે તો જમીન વેચજો અને સારો તમારો પ્રોજેક્ટ થઈ શકે, એમાંથી જે ઇન્કમ આવે ને. ઘરે ગયા અને ઘરે બધી વાત થઈ એટલે બધા જ ઘરના સભ્યો ભેગા થયા છે, એટલે પુરુષો અને બધા મહિલાઓ, એટલે પ્રહલાદભાઈ, એમના ઘરવાળા ભૂપેન્દ્રભાઈ, પ્રકાશભાઈ એમના ઘરવાળા બધા. અને પછી બધાએ સુમેળે સામૂહિક નક્કી કર્યું કે જો સ્વામીના મુખમાંથી એકવાર આ શબ્દો નીકળી ગયા હોય તો આ જમીન આપણે રખાય જ નહીં, આપી જ દેવી જોઈએ સ્વામીને. અને મહિલા મંડળે પણ બધો ખૂબ ફોર્સ કર્યો કે આપી જાઓ સ્વામીને, આપણે આ જમીન જોતી જ નથી, જો સ્વામીના મુખમાં આવુંથી નીકળી ગયું હોય. એટલે સહેજે કોઈએ કહ્યું કે સ્વામી તો પછી આવું સમજ્યા હતા એટલે આવું બોલ્યા હતા, પણ પછી પાછળથી સુધારીને આશીર્વાદ આપ્યા. ત્યારે બધાએ વાત કરી કે જો આ તો ગુણાતીત સત્પુરુષ છે, આપણે કોક દાડો લવરી કરી બેસીને કંઈક ઊંધું બોલી બેસીએ, આનું કંઈ મગજ આપણી જેમ ઠેકાણે નથી એવું નથી, એ બધું સ્ટેબલ જ હોય, સમજીને જ બોલતા હોય, અને કદાચ એ સાહજિક બોલી ગયા તો એ બોલનાર કોણ છે, કોના મુખમાંથી આ વચન નીકળ્યા એનો મહિમા હોવો જોઈએ ને, કે આપી જાઓ. અને સાંજે પછી બીજે દિવસે અમૃતદર્શન સ્વામી પાસે આવ્યા કે હવે તો બક્ષીસ દસ્તાવેજ તૈયાર કરાવવો પડશે. વળી સંતોએ વાત કરી છતાં પણ એમનો આગ્રહ હતો, એટલે દસ્તાવેજ તૈયાર કરાવીને સ્વામી પાસે આવ્યા. અને બીજે કે ત્રીજે દિવસે સાંજનો સમય હશે અને સ્વામીએ ફ્રૂટ જમ્યા અને પછી પત્રલેખન કરતા હતા, ત્યાં આવ્યા અને સ્વામીને આ બધી વાત કરી. સ્વામી કે ના ના મારે એવો ભાવ નહોતો, આ તો હું આવું સમજ્યો એટલે મેં આવી વાત કરી. કે પપ્પા બરોબર છે, આપ જે કહો છો એમને માન્ય છે, પણ આપના મુખમાંથી એકવાર આ ઠાકોરજી બેસશે એવા આશીર્વાદ નીકળી ગયા એટલે હવે ફરી વખત અમારા જમીન રખાય જ નહીં કે. અને ઘરેથી પણ અમને ખૂબ આગ્રહ કર્યો છે કે આપીને જ આવજો, એટલે અમે આપવા જ આવ્યા છીએ, એટલે આપ રાખો જ. સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, ગળગળા થઈ ગયા સ્વામી એકદમ. અને સ્વામી બોલતા બોલતા આમ ગળામાં આમ ડૂમો ભરાઈ ગયો અને આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કે તમે આ બધી સેવા કરો છો, એટલે કે સ્વામી આપના માટે જ છે, આપ રાજી થાઓ. અને સ્વામીએ કીધું ઠાકોરજી પાસે મંગાવડાયા, ઠાકોરજી પાસે બધો એ બક્ષીસ દસ્તાવેજ ધરાવ્યો, સ્વામીએ હાર મંગાવડાયા, પુષ્પો બધા એની પર મૂક્યા, પૂજન કર્યું, સ્વામી બધાને હાર પહેરાવ્યા. અને સ્વામી એકદમ બધા આમ એકદમ આમ ઇમોશનલ થઈ ગયેલા કે આટલી બધી આવી સમજણને આવું સમર્પણ, કારણ કે મહારાજે તો એ પ્રથમના 61મું જે બળીરાજાનું વચનામૃત છે એમાં મહારાજે લખ્યું છે કે ભગવાન અને ભગવાન છે એ પોતાના એવા જે પ્રેમી ભક્તો હોય એની પ્રેમરૂપી જે ભક્તિ છે એ ભક્તિ એ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. બીજી કોઈ રીતે આ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજ એ બંને જેના બંધાયેલા નથી, ગમે તેવી આપણી સંપત્તિ હોય, ગમે તેવી બુદ્ધિને આવડત હોય, પણ એ ના બંધાય. પણ આપણો જો નિસ્વાર્થ પ્રેમ એમના પ્રત્યે જોવે કે આ ભક્તને મારા પ્રત્યે એક નિસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પિત પ્રેમ મારી માટે છે,
તો એ પોતે એ ભક્તને આધીન થઈ જાય, એ વશ થઈ જાય, અને પછી એ પ્રેમરૂપી બંધને પ્રેમરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. તો મહારાજે શું શબ્દ લખ્યા? પછી એ છૂટવાને સમર્થ રહેતા નથી, એ પોતે શક્તિહીન થઈ જાય ભક્ત પાસે, કે આની ભક્તિ જેવી છે કે હું આનાથી છૂટો પડી જ નહીં શકું. ત્યારે એવા બંધનમાં સ્વામી આવી ગયા અને ખૂબ ભાવથી અને પ્રેમથી બધાને ખૂબ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો, અને પછી બધાની ઈચ્છા હતી એટલે સ્વામીએ ત્યાં એ ગાતરિયા ઉપર આશીર્વાદ પણ લખી આપ્યા. અને એમાં સ્વામીએ લખ્યું કે તમારી પેઢીઓમાં આ બધો સત્સંગ દ્રઢ રહેશે, અને આ ભૂમિ ઉપર એટલે તાંદરજા જમીન, એ ભૂમિ ઉપર જે જે સત્કાર્ય થશે, એ જે તે સમયે સત્કાર્યનું એ પૂરું એનું પુણ્ય એ તમારી જે તે પેઢીને કાયમ મળતું રહેશે, એટલે પૃથ્વીનો પટ રહેશે ત્યાં સુધી તમારી સેવા ચાલુ રહેશે, અને બધાને મહારાજ અક્ષરધામમાં બેસાડશે. અને દસ્તાવેજમાં એક પાનું એડિશનલ ઉમેરેલું એ લોકોએ કે કુટુંબમાં જેટલા સભ્યો હતા, નાના મોટા ભાઈ ભાઈ બધાએ સહી કરેલી, નાના નાના બધા ટાબરિયા હતા, એ લોકોએ એમ જરૂર ના પડે પણ સહેજે બધાને લાગણી હતી કે બધા સેવામાં જોડાઈએ. અને બધાને એમ હતું સ્વામી આ સેવા કરી છે, અમારે આમ એવી કોઈ આગ્રહ નથી કે આશીર્વાદ લખી આપો, પણ અમારી ભવિષ્યની પેઢી આશીર્વાદ વાંચે, જ્યારે અમે લોકો હયાત ન હોઈએ ત્યારે આશીર્વાદ વાંચીને એમને થવું જોઈએ કે અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ અમારા છે અને પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા ગુરુ છે, અને એ આપની આ પરંપરામાં જે તે સમયે અમારા વંશજો પણ આવી જ સેવા કરવા પ્રેરાય અને આવું જ સમર્પણ કરી શકે એ પ્રેરણા મળે એની માટે આશીર્વાદ લખી આપો. એટલે સ્વામીએ ખૂબ સુંદર આશીર્વાદ લખી આપ્યા, અને એ આશીર્વાદમાં આ બધું એ ખૂબ જ વરદાનરૂપ બધું લખી આપ્યું. અને એમાં એક વાક્ય તેવું લખ્યું કે અક્ષરધામમાં શ્રીજી મહારાજની બાજુમાં જોગી મહારાજ બેઠા છે, એની બાજુમાં તમને બેસાડશે. પ્લેસ આઈડેન્ટિફાઈ કરી, હા, પ્લેસ અક્ષરધામમાં આઈડેન્ટિફાઈ કરતા, અને એવી રીતે સ્વામીએ વાક્ય લખ્યું છે. એવું પ્રકાશભાઈ વાત કરતા હતા કે અક્ષરધામમાં મહારાજ બેઠા છે, એની બાજુમાં જોગી મહારાજ બેઠા છે, એની બાજુમાં તમને મહારાજ બેસાડશે. જેમાં પર્સનલી એમ આઈડેન્ટિફાઈ કર્યું છે આશીર્વાદમાં. એટલે આવી રીતે સર્વસ્વ સમર્પણ એ ભગવાન અને સંતની મરજી જાણીને પોતાનું કરવું, એ મહારાજના વખતમાં પણ આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે, એટલે એવો ને એવો લીલો પલ્લવ સત્સંગ આપણને દેખાય છે. બીજો એક દ્રષ્ટિકોણ સેવાનો એ છે કે મહારાજના વખતમાં હરિભક્તો અપેક્ષાએ રહિત સેવા કરતા, કે સેવાના વળતર રૂપે કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે હું સુખી થઉં, કે મારા દેહમાં જે રોગ છે એ ટળી જાય, અથવા તો ભગવાન અને સંત મને બોલાવે, એવી પ્રકારની કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. આજે સ્વામીના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે બધું જ અર્પણ કરી દે, જબરજસ્ત સેવા કરી દે પ્રસંગે ટાણે, પણ કોઈ પણ પ્રકારની લેશ માત્ર પણ અપેક્ષા એમના અંતરમાં નથી. શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો તે વખતે પર્વતભાઈએ 16 કળસી અનાજ એ મહારાજને અર્પણ કરેલું, એ દ્રષ્ટિકોણથી કે મહારાજ કોઈ એવા ગરીબ હરિભક્તો હોય અને જે કદાચ એવી રીતે અફોર્ડ ના કરી શકે, એટલે કે ખરીદી ન શકે આટલું મોંઘું અનાજ દુષ્કાળ વખતે, તો તમે પ્રેમથી એ બધાને અનાજ આપજો, એમ કરીને પોતાના કોઠારમાંથી 16 કળસી અનાજ શ્રીજી મહારાજને આપેલું. આમ તો એક કળસી એટલે કેટલું છે બહુ મને ખબર નથી, 16 મણ એટલે એટલું અનાજ મહારાજને એમણે અર્પણ કરેલું. એક કળસી એટલે 16 મણ, એ 16 કળસી અનાજ એટલે લગભગ 256 મણ થયું, 250 મણ અનાજ એમને મહારાજને બધું દુષ્કાળ વખતે જ્યારે સોનાના ભાવ હતા અનાજના તે વખતે અર્પણ કરેલું. પણ એ જ પર્વતભાઈ એ જ્યારે એક પ્રસંગે મહારાજનો સમાગમ કરવા માટે ગઢડા આવ્યા, અને તે વખતે એક અઠવાડિયા સુધી મહારાજનો સમાગમ કર્યો, અને એક દિવસ મહારાજે પૂછ્યું કે શું કેમ છો અને બધું વ્યવસ્થા થઈ ગઈ છે ને, અને ક્યાં જમો છો? ત્યારે પર્વતભાઈ કે મહારાજ એ તો બધું થઈ રહેશે, આપના દર્શન થાય છે અને કથા વાર્તા સંભળાય છે. પણ તે વખતે વાત ખુલી અને મહારાજને ખબર પડી કે આ પર્વતભાઈને તો બિચારાને અઠવાડિયાથી ડાળિયા ઉપર જ જીવે છે કે, અને મહારાજે પૂછ્યું ત્યારે મૂળજી બ્રહ્મચારીએ કીધું કે મહારાજ અમને એમ કે આ તો દરબારગઢના ત્યાં અહીંયા દાદા ખાચરના મહેમાન છે એટલે ત્યાં લાડુબા જીવબાના ઓરડે જઈને જમી લેતા હશે, અને એ લોકો વળી એમ સમજ્યા કે આ તો મહારાજ પાસે રહે છે એટલે ત્યાં મહારાજનો થાળ મૂળજી બ્રહ્મચારી એને જમાડી દેતા હશે, એટલે થયું તો બે બાજુથી રહી ગયા, આપણી ભાષામાં બે બાજુથી બિચારા રહી ગયેલા. પણ એમને એવો અભાવ નહીં આવેલો, એમને એવો અવગુણ નહીં આવેલો કે મેં એક જમાનામાં જ્યારે દુષ્કાળ હતું ત્યારે આ જ દરબારગઢમાં મહારાજને ઉપયોગમાં આવે અને હરિભક્તોને ઉપયોગમાં આવે એની માટે દુષ્કાળ વખતે મેં 16 કળસી અનાજ આપેલું, અને આજે કોઈ બે રોટલી માટે મારી કોઈ કદર નથી કરતું, મારી કોઈ ધ્યાન નથી રાખતું, કોઈ અપેક્ષા નહીં.
મહારાજ એમને કહ્યું અને મહારાજ જરામ દિલગીર થઈ ગયા. એ કે મહારાજ તમે શું કામ એમાં દિલગીર થાવ છો, મારે તો આપના દર્શન થાય છે, આપની વાતો સંભળાય છે, અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતનો સમાગમ થાય છે, એટલે જેની માટે હું આવ્યો છું એ તો બધું થાય છે. કેવી સમજણ કહેવાય બોલો, કે જેની માટે હું આવ્યો છું એ બધું થાય છે. પેલું તો ઓછું વધતું થયું, ક્યાં આપણે ભૂખ્યા મરી ગયા. આ ડાળિયા છે એ થોડાક ખાઈને પછી પાણી પી લઈએ છીએ, અને ડાળિયાનો તો ગઈકાલે આપણને પ્રભુચરણ સ્વામી વાત કરી કે થોડાક ખાઈએ એટલે ભરી જ જાય સુધી, હાય ડાળિયા થઈ જતું હશે એમને. એટલે એ હાય દાડે એટલે એ દ્રષ્ટિકોણ, થોડા ડાળિયા ખાતા હશે, પાણી પીતા હશે, એટલે બધા ફૂલી નહીં સુધી આવતા રહેતા હશે. એટલે પણ આવી શ્રદ્ધાથી આ સમાગમ કરેલો એમણે. પણ મુખ્ય તો એ જોવાનું કે અપેક્ષા નહીં, અને અપેક્ષા નથી એટલે કોઈ પણ ઠેકાણે એમને અવગુણ આવ્યો નહીં કે આ મેં આટલી સેવા કરીને મારી વ્યવસ્થા અહીંયા થતી નથી. એટલે આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી સમજણ એ સેવા કર્યા પછી પણ એમને રહેતી. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે જે આટલી મોટી સેવા કર્યા પછી પણ ટાણું અને પ્રસંગ એ ભગવાન અને સંતનું સાચવ્યું હોય એવી સેવા કર્યા પછી પણ અપેક્ષાએ રહિત એ સત્સંગમાં રહેતા હોય છે. દિલ્હીમાં આપણે અત્યારે અક્ષરધામ ભવ્ય બંધાય છે, 110 એકર જમીન ઉપર અત્યારે આખું સ્પ્રોલિંગ કેમ્પસ તૈયાર થાય છે, અને આપણે બધાને ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં પધારશું, અને આપણને અક્ષરધામને મૂર્તિના બધા ભવ્ય દર્શન થશે. પણ જે જમીન ઉપર આપણે પગ મૂકશું એ જમીનની મુખ્ય સેવા એ જીસી પટેલ, એ અમેરિકા છે, એમણે કરેલી છે. એને સિંગલ બિગ ચેક, બહુ જ મોટી સેવા એમણે કરેલી છે. કદાચ BAPSના ઇતિહાસમાં એ મોટામાં મોટો ચેક અર્પણ સ્વામીને થયેલો હશે, એવી જબરદસ્ત સેવા એમણે જીસી પટેલે કરી છે. એટલે મૂળ તો એ લોય જ ભૂદરભાઈનું લોય હોય એટલે પાછું પડે નહીં, નગાસરના ભૂદરભાઈના દીકરાના દીકરા થાય ઘનશ્યામભાઈ. અને જે ભૂદરભાઈએ શાસ્ત્રીજી મહારાજ ત્યાં એમના ઘરે ગયેલા અને કટોકટી હતી, પૈસાની ખૂબ જરૂર હતી, જ્યારે 5-6 ફેમિલી એવા હતા કે જ્યાં શાસ્ત્રીજી મહારાજ હકથી માંગતા કે લાવ પૈસા, ત્યાં જઈને આમ પધરામણી કરે, પૂજન કરે, ગોળ ગોળ વાતો કરે, કલાક બેસે, બે દિવસ રોકાય, પછી ધીમેથી સેવાની વાત કરે, એવું નહીં પંપાડી સીધું મોઢે જ કહી દેવાનું કે લાય પૈસા કેટલા જ જોઈએ છે. એમ જ એવા અમુક જે કુટુંબો હતા એમાંનું આ ભૂદરભાઈ નગાસરના શાસ્ત્રી મહારાજના ત્યાં ગયેલા, અને પછી શાસ્ત્રી મહારાજે પૈસા માંગ્યા હતા, અને તે વખતે આખા વર્ષની ખેતીની ઉપજ એ 10,000 રૂપિયા એ ભૂદરભાઈ આપેલા, પણ એ લેવા ગયા ત્યારે એના પત્નીએ આડા ઉભા રહી ગયેલા, ના આપું કે છે, દર વખતે આ તમારા સ્વામી આવીને લઈ જાય છે કે. એમને એટલો બધો બહુ દ્રઢ સત્સંગ તે વખતે હતો નહીં કે થોડાક લઈ જાવ તો લઈ જઈએ, પણ આખું વર્ષ આપણે શું ખાશું. ભૂદરભાઈ કે તારામાં બુદ્ધિ છે, કોણ ઘરે આવ્યું છે અને કોણ આપણી પાસે માંગે છે કે તું ખસી જા કે મારા એને આપી દેવા દે. પણ ખસ્યાણીને પટારાને વળગી રહ્યા, અને એ તે વખતે ભૂદરભાઈ એમના પત્નીને પકડી અને પટારાથી જુદા કરી અને થાંભલે બાંધી દેલા. એ પ્રસાદીનો થાંભલો હજી છે એમના ઘરે. આ વખતે અમે ત્યાં એમને ત્યાં પધરામણી કરી. જીસી પટેલની એમની ઓફિસ, એમની ટેલિકોમ મોટી કંપની છે, એ કમ્યુનિકેશન્સ કંપની એમની ઓફિસમાં અમે પધરામણી કરી, અને તે વખતે સહેજે નીકળતી વખતે આ પ્રસંગ નીકળ્યો એટલે એ પોતે જાતે જ બોલેલા કે થાંભલો હજી ત્યાં ગામડે એક ઘરમાં છે. અને એમના પત્નીને બાંધીને કોથળીમાં પૈસા નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા. પણ એ તો આમ બોલતા હોય ને કે ધનથી આ પામ તેમ, શાસ્ત્રી મહારાજના આગલા ઓરડામાં બધી વાતો સંભળાય, પ્રસંગ બધો. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં સ્વામી કે શું, એટલે ભૂદરભાઈ કે સ્વામી એ તો બધું અમારા ગ્રહસ્થને ચાલ્યા કરે, તમારે નીકળો કહે છે. સ્વામી કે અત્યારે કે આ તમને કોથળી હાથમાં આપી 10,000ની, તમે ઊભા થાવ અને આણંદ સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચી જાઓ કે છે. સ્વામી એ તો આવું તો કોઈ થોડે કે સ્વામી આપણા ઘરે પધરામણી આવે 5-10 મિનિટ પછી આપણે થોડે કે સ્વામી ચલો ઉપડો કહે છે, એવું થોડે કહીએ આપણે. ભૂદરભાઈ કે ભાઈ આપણે ચાલો કહે છે. સ્વામી કે કેમ કે સ્વામી હવે પેલીને બાંધી છે અત્યારે દોરડેથી, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી આવીને જંટવીને લઈ જશે કે એવી છે, કે તમારો ઉપવાસ પડશે ને કે તમે ચાલો કે છે એમ કંઈ શાસ્ત્રીમાં ઊભા કરેલા. પણ એ ભૂદરભાઈનું લોહી, એ સીધું જ આ લોહી એ કોઈ દિવસ સેવામાં પાછું પડે આમ, અને જબરદસ્ત એમણે આ સેવા કરેલી. ને તમે આપણે અક્ષરધામની જે ખાતવિધિ થઈ ત્યાં સ્વામી એમની બાજુમાં એમને બેસાડેલા, અને ખૂબ જબરદસ્ત એમની આ સેવા સમર્પણ. પણ એ આખો પ્રસંગ એ ખાતવિધિનો પૂરો થયો, અને સ્વામી એમને ચાંદલો કરેલો, ચોખા ચોડેલા, નાણાં છડી બાંધેલી, એ પ્રસંગ પૂરો થયો પછી એ ખાતવિધિની મુખ્ય સભા યોજાઈ, અને એમાં પણ એ આખો પ્રસંગ પૂરો થયો પછી બધા મહેમાનો અને બધા જમ્યા, જમીન બધા છૂટા પડ્યા, અને પછી સંતો પણ બધા ત્યાંથી નીકળતા હતા પાછા પોતાના ઉતારે જવા માટે, ત્યારે બ્રહ્મબિહારી સ્વામીને સંતો ગાડીમાંથી ત્યાં ઉત્સવ સ્થળેથી એ જમીનેથી બહાર રોડ ઉપર આવ્યા, ત્યારે જીસી પટેલને બહાર ફૂટપાથ ઉપર ઉભેલા જોયા. એટલે બ્રહ્મબિહારી સ્વામીની એકદમ નજર પડી એટલે ગાડી ઊભી રખાવીને કાચ ખોલીને બૂમ પાડી, જીસી
એટલે એકદમ એમને એમ જોયું કે કોણે બૂમ પાડી, એટલે ગાડી તરફથી અંદરથી બ્રહ્મવિહારી સ્વામી એમ હાથ ઉછો કર્યો, અહીંયા કમિયાર કમિયાર કે. એટલે જીસી એકદમ નજીક આવ્યા એટલે પૂછ્યું કે કેમ અહીંયા, વાર યુ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ? એટલે જીસી કે કાંઈ જ નહીં, કે આ તો ખાલી અહીંયા આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ ટેક્સી. બ્રહ્મવિહારી સ્વામી કે તમે ટેક્સીની રાહ જુઓ છો કે તમારી પાસે વાહન નથી? કે કે ના ના સ્વામી, સવારે હોટલ પરથી આવી ગયેલો, પણ ત્યાં હોટલ પર તો ત્યાં રોકાયા હોતો, ત્યાં મોટીને સારી હોટલ એટલે નીચે તો કેબ બધી ઊભી જ હોય એમને એમ, પણ અહીંયાથી પાછું જવા માટે આવું છે એક નોઈડાથી ઇન્ટિરિયર આવવામાંથી એ સમયે ટેક્સી મળવી ખાલી એ તો અઘરું જ છે ને. એટલે કે આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ઇટ, હમણાં મને મળી જશે. કે એટલે કે તમારે ભલા માણસ ત્યાંથી મળે આવતા, અહીંથી ના મળે, તમારે કહેવું જોઈએ ને. કે ના ના સ્વામી, હવે એમાં શું કહેવાનું, કે આ તો મેં આમ આપ જમ્યા કર્યા, થોડું ચાલે એટલે જરા પેટમાં સારું રહે, થોડું જમ્યા પછી વોકિંગ થયું, ના અમે ઊભા છીએ કે હમણાં ટેક્સી મળશે એટલે જશું કે. અને આપણે ક્યાં અત્યારે મોટો વેપાર ધંધો છે ને, ક્યાં ઓફિસે જવું છે ને, ક્યાં ઘરે કોઈ રાહ જોનારું છે, કે હોટલ પર જ જવું છે, પા પંદર કલાક પા પંદર મિનિટ આગું પાછું એમ. બ્રહ્મવિહારી સાહેબ કે એમ કરો, તમે બેસી જાઓ, અમે તમને હોટલ પર મૂકીને પછી ઉતારી જશું. કે ના ના સ્વામી, ડોન્ટ ટેક ધ ટ્રબલ, કમ ઓન, કે તમે શું કામ તકલીફ લો છો, કે હું પહોંચી દઈશ કે. અને આમ એકદમ આમ સાહજિકતાથી બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગનું બાપા પાસે વર્ણન કરેલું કે સ્વામી વાર્તાલાપ દરમિયાન એમના ચહેરા ઉપર એક આટલો અણસાર પણ આપણને જોવા ન મળે, કે હમણાં જ જસ્ટ અ ફ્યુ આવર્સ બેક, કે થોડાક કલાકો પહેલાં, કે આમ સ્વામીની બાજુમાં બેસીને સ્વામીના અને યોગીજી મહારાજનો આમ જીવનો જે સંકલ્પ, એમાં ખાતવિધિમાં બાજુમાં બેઠા હતા અને આટલું બધું સ્વામીએ એમનું રાખ્યું, અને થોડાક કલાકો પછી હી વોઝ વેઇટિંગ ઓન ધ ફૂટપાથ ફોર અ કેબ. અને મને કોઈએ પૂછ્યું નહીં, મારી કોઈ ગાડીની વ્યવસ્થા નથી કરતું, આજના દિવસે તો મારું કોઈ ધ્યાન રાખવું જોઈએ, મને કોઈ પૂછવું તો જોઈએ કે તમે પાછા કેવી રીતે જવાના છો, તમારો ઉતારો ક્યાં છે, કોઈ મને પૂછતું નથી. આવો ભાવ એમની બોલીમાં એટલે કે શબ્દમાં કે એમની આંખોના હાવભાવમાં લેશ માત્ર પણ જણાતો નહોતો, સ્વામીના આંખમાં જળજળી આવી ગયેલા. સ્વામી કે એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ સ્વામીને મનમાં એમ થઈ ગયું હશે કે હા, કેવી આમ અપેક્ષા રહિતની આ બધી સેવા કહેવાય. તો આવા હરિભક્તો આજે પણ છે. પછી તો સંતોએ બહુ આગ્રહ કર્યો એટલે ગાડીમાં બેઠા અને ત્યાં એમને ઉતારે એમને મૂકીને પછી સંતો પોતાના ઉતારે ગયા. પણ એમને એવી અપેક્ષા નહીં કે મારી માટે આટલી વ્યવસ્થા થવી જોઈએ. તો જે મહારાજના વખતમાં આવા હરિભક્તો પર્વતભાઈ જેવા હતા, કે આવી સેવા કરી હોય પણ સેવાની બદલીમાં કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે એમની રાખ રખાવટ થાય કે એમને સાચવાય, પણ મહારાજના વખતમાં જેવા હરિભક્તો હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ આવા છે, કે આ બધી જ સેવા કરી હોય છતાં લેશ માત્ર પણ અપેક્ષા એ ક્યાંય સંસ્થા પાસેથી, સ્વામી પાસેથી અથવા તો વ્યવસ્થા તંત્ર પાસેથી અપેક્ષા લેશ માત્ર પણ નહીં રાખવાની. તો આ રીતે જો સેવા થાય તો એ સેવા લેખે લાગે, એનું 100% આપણને ફળ મળે. એ અપેક્ષા જ નહીં કે એકવાર ભગવાન અને સંતને અર્પણ કરી દીધું પછી એ આપણું રહ્યું જ નથી, એ અર્પણ કર્યા પછી પણ મારું છે એવું માનીએ છીએ એટલે અપેક્ષા રહે છે. એક્સપેક્ટેશન્સ કેમ રહે છે કે મેં આપ્યું ને, હજી એ ભાવ થોડો એ અર્પણ કર્યા પછી પણ એમાં પોતાપણાનો ભાવ રહી જાય છે, એ કનેક્શન ચાલુ રહે છે ને, એટલે પછી અપેક્ષા છે. આપ્યું છૂટ્યું એટલે એમાં મારું કાંઈ જ નહીં, જો એવું મનાઈ જાય તો કોઈ પણ જાતની અપેક્ષા લેશ પણ રહે નહીં. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ આવી સેવા કરતા અને અપેક્ષા રહિત આવી સમજણે સહિત સેવા કરતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. એટલે એક સેવાની દ્રષ્ટિકોણથી એક મહારાજનું જ્યારે વ્યક્તિત્વ ભક્ત સમાજના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ ત્યારે એવું જ વ્યક્તિત્વ આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને દેખાય છે, કે આવ્યા શ્રદ્ધાવાન હરિભક્તો આજે પણ છે. જેવી રીતે આવી સેવા શ્રદ્ધાથી કરતા અને સમજણ પણ એવી જ રાખતા, અનેક પ્રકારની જે આપણી સમજણ છે સાંખ્ય અને યોગ સંબંધી એ મહારાજના વખતમાં પણ હરિભક્તોને હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ હરિભક્તોને છે. મહારાજના વખતમાં સોમલાખાચર હતા, એમના બે જુવાન દીકરા એ ધીંગાણામાં ધામમાં ગયા, પછી વારસમાં તો કોઈ રહ્યું નહીં. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે સભામાં જ ખરખરો કર્યો, મહારાજ કે તમારા બે જુવાન દીકરા ધામમાં ગયા. ત્યારે સોમલાખાચર કે મહારાજ એમાં શું છે બીજું, કે એ તો તમારા હતા અને તમે લઈ લીધા, કે અહીં તો જીવતા લાખના ને મુઆ 1.25 લાખના, કે અહીંયા બેઠા હતા ને આપને કથા વાર્તા દર્શનથી સુખ આવતું, હવે દેહ પડી ગયો તો આપના ધામમાં બેઠા છે, ત્યાં પણ આપની મૂર્તિનું સુખ છે જ, એટલે તો કાંઈ ફેર પડ્યો નથી. મારા કરતાં તો એ ભાગ્યશાળી કહેવાય કે વહેલા ધામમાં બેસી ગયા. તો કેવી સમજણ! હવે આવી સમજણ વ્યક્ત કરે તો સામે કંઈ બોલવાનું રહે? આવી સમજણ જો વ્યક્ત કરે ભક્તો, પછી આમને તો કંઈ આશ્વાસન આપવાનું રહે જ નહીં, કંઈ ખરખરો વ્યક્ત કરવાનો રહે જ નહીં. મારા તો આમ જોઈ રહ્યા હશે, બીજું તો શું કર્યું હશે, આપણે ખાલી આ તો અંદાજથી કહી શકીએ કે આમ જોઈ રહ્યા હશે, આમ
કે હવે આમને તો બીજું કંઈ કહેવાનું રહ્યું નહીં, પણ એ રાજીપો પણ એવો વરસ્યો હશે કે આવી સમજણ. આપણે ત્યાં નવસારી પાસે સરઈ ગામ છે, ત્યાં આપણા હરિભક્ત છે મગનભાઈ, તો શિખંડ બનાવે છે, ઘણા બધા પ્રકારનો શિખંડ બનાવે છે. એ પછી પેલા કોથમીરનો શિખંડ બને છે, આદુનો શિખંડ બને. હા, એ તમારે ભર શિયાળામાં ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા પણ તમે આઈસ્ક્રીમ પેલો શિખંડ ખાઈ શકો. હા, કારણ કે આદુનો હોય ને એટલે ઇફેક્ટ ના કરે, શરદી વધારે નહીં એટલે ખાઈ શકાય, દમવાળા હોય એથી ખાઈ શકે એટલે ચિંતા નહીં. એટલે એવો આદુનો શિખંડ પણ એ લોકો બનાવતા હોય છે. પણ આવા અનેક પ્રકારના શિખંડ, અને દર વખતે અન્નકૂટમાં થોડા દિવસો પહેલાં એમની વેન નીકળે ઘરેથી, મારુતિ વેન, અને એમાં શિખંડ ભરીને છેક ભાદરા સુધી બધા જ મંદિરમાં અન્નકૂટના દિવસે એમનો શિખંડ ધરાવાય છે. અને એમના ઘરમાં પુરુષો અને મહિલાઓ બધા સવારથી ઉઠીને શિખંડ બનાવવા માંડે, કારણ કે પાછી ફોર્મ્યુલા બહાર જાય નહીં એટલે બહુ પાછા કારીગરો રાખ્યા નથી, નહીં તો ફોર્મ્યુલાની બહાર જતી રહે, કોઈક વળી મોટા પાયા ઉપર પ્રોડક્શન ચાલુ કરીને એક્સપોર્ટ ચાલુ કરી દે. એટલે આ ફેમિલી, અમે 93 સાલમાં પાર્ષદમાં ભગતમાં એ બાજુ વિચરણમાં હતા ત્યારે એમના ઘરે પધરામણી પણ કરેલી, એમને બધા બતાવેલા, તે બધા 15-17-20 જાતના આઈસ્ક્રીમ પેલા શિખંડ હતા. પણ એ આવા એવા નિષ્ઠાવાન હરિભક્ત કે એ એમના દીકરાની દીકરીને એ ત્યાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ કરમસદમાં એડમિશન લઈ લીધેલું, અને ત્યાં સેશન એટલે કે ટર્મ શરૂ થતી હતી એ મૂકવા માટે જતા હતા. અને ત્યાં હાઈવે ઉપર જબરજસ્ત હેડ ઓન કોલિઝન ત્યાં એક્સિડન્ટ થયો. તે મગનભાઈ અને એમના નાની દીકરી એટલે કે દીકરાની દીકરી, એમની ગ્રેન્ડ ડોટર, એ કંઈક એની 7-8 વર્ષ 9 વર્ષની ઉંમર હશે, એ બંને જણા જીવ્યા. અને મગનભાઈના દીકરા અને દીકરાની વહુ એટલે કે આ નાની દીકરી જે ગ્રેન્ડ ડોટર હતી એના મા બાપ, એ બંને જણા ઓન ધ સ્પોટ ત્યાં એક્સિડન્ટમાં ધામમાં ગયા. મગનભાઈ તો ઘણા બધા સ્વસ્થ હતા, નાનું બાળક હોય તો આમ જરા હિપતાઈ જાય, પણ જરા પણ મગનભાઈ એકદમ સ્થિર રહ્યા. બધી વ્યવસ્થા કરી, બાજુમાં બોચાસણ ગામમાં એમાં સંતોને જાણ કરી, અને પછી તો પછી પોતાના ગામ પાછા ગયા. બીજા વાહનની વ્યવસ્થા સંતો એને બધા કરી આપી, અને પોલીસ ક્લિયરન્સને આ તે પોસ્ટમોર્ટમને બધું વહેલું પતાવ્યું આણંદથી, અને બધા પાછા ત્યાં ગામ પહોંચી ગયા. બધી વિધિ પણ બધી પૂરી કરી દીધી, બધા સંતો ત્યાં નવસારીથી બધેથી ગયા. અને ઘણા સંતોનો ફોન આવ્યો, કારણ કે એ હરિભક્ત સાથે ઘણા બધા સંતો સાથે એમને પરિચય, બધા મંદિરોની એમની સેવા કરી એટલે બધા સંતો ઓળખતા હોય. પણ બધાને એક જ વાત કરે કે સ્વામી એમાં શું આપણે ખરખરો કરવાનો, મને તો દુઃખ જ નથી, એ તો મહારાજના ધામમાં જ બેઠા છે, આપણે તો સત્સંગી છીએ અને મહારાજનો આશરો છે એટલે બીજું કંઈ આપણું થાય જ નહીં. પણ મારા કરતાં મારા દીકરા મારા દીકરાની વહુ બંને ભાગ્યશાળી કહેવાય કે બંને જણા વહેલા ધામમાં બેસી ગયા. એટલે તો આપણે તો જીવતા લાખના ને મુવા 1.25 લાખના. સંતો કંઈ વાત કરી પહેલાં તો મગનભાઈ કથા ચાલુ કરી દે, અને એક આંસુ એમના આંખમાંથી પડ્યું નથી. અને સ્વામીને આવીને વાત કરી બોચાસન કે ગુરુ પૂનમની રસોઈ આપી છે મારે, અને ગુરુ પૂનમની બોચાસનમાં એમને 3-1 વર્ષ કદાચ થયા હશે, 3-1 વર્ષ પહેલાં એમને રસોઈ આપી, અને ગુરુ પૂનમની સભા છૂટી જાતે સાકર વેચવા ઉભા રહ્યા. કોઈ પૂછે મગનભાઈ શેની સાકર, કે દીકરો દીકરાની વહુ બે ધામમાં બેઠા એની સાકર, કે જમો. અને આમ કેફથી ને ઉત્સાહથી વાત કરતાં કરતાં સાકર વેચે જાતે. અને બે યુવકો ગામમાંથી પકડી લાયેલા સેવામાં જોડે લઈ આવેલા, એ બંને જણા તાંસ બધા સાચવે, એક તાંસ પૂરું થાય બીજું હાથમાં આપે, પકડી રાખે ભારે હોય ત્યાં સુધી, હલકું થાય એટલે જાતે પકડીને બધાને સાકર આપ્યા કરે. પણ આવી સમજણ, અને એ વખતે કે સ્વામી પાસે એવો દાવો નહીં કે સ્વામી આવું કેમ થયું, ઘણા તો દાવો માંડે છે કે સ્વામી અમે આટલી સેવા કરી, આટલો સત્સંગ કરીએ છીએ, રવિસભામાં આવીએ છીએ, અને મારો જુવાન દીકરો એ કાર એક્સિડન્ટમાં ધામમાં ગયો, અથવા તો મારી દીકરી છે સાસરેથી પાછી આવી. હવે તો લખણો જ આવે ખરી પાછી, પણ હવે સમજણ આપણી ના હોય એવી, અને એ વખતે આપણને એમ થઈ જાય હવે દીકરાનું આવરદા આવી રહ્યું હોય, એની આવરદા પૂરી થઈ ગઈ હોય તો એ ધામમાં જાય. સ્વામી કહેતા હોય છે કે ભાઈ આવરદા એ પૂરી થઈ ગઈ તો જતા હોય ધામમાં, પણ આપણે દાવો મંડાઈ જાય છે ભગવાન અને સંત પાસે કે આવું કેમ થયું. અમારે ત્યાં રાજકોટમાં એક હરિભક્તનો એક વખત અમને ફોન આવ્યો, અને મને કહે કે સ્વામી એ હું ધર્મા તો નિયમિત કાઢું છું. એટલે મેં કહું બરોબર છે, આપનો ધર્મા તો બહુ નિયમિત છે અમે જોઈએ છે. તો કે દશાંશ નિયમિત કાઢું છું, બાકીનું જે ધન રહ્યું એ શુદ્ધ થઈ ગયું કહેવાય. મેં કહું આ બરોબર છે, તો મહારાજની આજ્ઞાથી તમે સેવા કરી દે એટલે બાકીનું ધન શુદ્ધ મારા હકનું થઈ ગયું કહેવાય. મેં કહું આ બરોબર છે, એ તમારા હકનું થયું કહેવાય. આ બે પ્રશ્નોનાથી તો ઉત્તર પૂરા થયા, બીજા પ્રશ્ન ત્યાં તો એને પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર ફાયર કર્યું, તો પછી મારા ઘરે ચોરી શું કામ થઈ, બાકીનું ધન જો શુદ્ધ થઈ ગયું હોય પવિત્ર અને મારા હકનું થઈ ગયું હોય તો મારા ઘરે ચોરી શું કામ થઈ. બોલો આવો દાવો મંડાઈ જાય છે કે નહીં. એટલે પછી મેં હસતા હસતા કીધું કે ચોરી આટલી બધી સેવા કર્યા પછી પણ કંઈ અજુકતું બને એમાં સમજણ કેવી રહે છે એ ચકાસવા માટે પણ મહારાજે આ કરાવડાવ્યું હોય. કરતા હરતા તો મહારાજ છે, આપણે બધી રીતે સાચા હોય છતાં દુઃખ મૂકે,
કોઈ પણ રીતે આપણે દુઃખને લાયક ન હોઈએ, છતાં પણ એ આપણને આપણી સમજણને આપણો સત્સંગ ચેક કરવા માટે દુઃખ મૂકે. કારણ કે આમની પાસે આપણને આપણો સત્સંગને આપણી નિષ્ઠા ચેક કરવા માટે એક જ ટૂલ છે. હી ઇઝ ઓનલી વન ટૂલ ટુ ચેક અવર સત્સંગ. કયું ટૂલ છે? દુઃખ મૂકવું. એ તમને વ્યવહારમાં કે સત્સંગમાં કે દેહમાં ક્યાંક દુઃખ મૂકે એ વખતે તમારી સમજણ કેવી રહે છે? તમે આમ ત્રાજવું માંડો છો કે જો હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, ઘર સભા કરું છું, રવિ સભા કરું છું, ઉત્સવ સમયે સ્પોન્સર કરું છું, ધોતિયા ઉઢાડું છું, આ બધું કરું છું, તો મને મેં આમ ખોટું તો કંઈ કર્યું નથી, આમ કંઈ શ્રદ્ધાથી બે પતિ પત્ની હા માઈને બે વિચારે બે ગણે તો કે આ ગણી લિસ્ટ માંડીને મહારાજ પાસે કંઈ કોર્ટમાં દાવો કરવાનો છે કે જો આ લિસ્ટ તમારું આટલું કરી દેને આવું કેમ થયું? એ તો મહારાજે પ્રથમ 61માં લખ્યું છે કે પોતાના ભક્તની કસોટી કરવા માટે એ દુઃખને મૂકે પણ ખરા, અને પછી એ શાંતિથી બેસીને જોવે કે હવે કેમ વર્તે છે આને. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ઇફ હી એન્જોયઝ ધેટ ઓર નોટ, પણ એટલા માટે કે હી ચેક્સ કે આનો સત્સંગ કેવો છે. અને મહારાજે લખ્યું જો એમાં પણ એની ભક્તિ દિન પ્રતિદિન વધતી જાય અને રતિવા સરસ થાય તો ભગવાન અને સંત એને વશ થઈ જાય. પણ આવું હોય છે, આવો દાવો માંડીએ પછી પેલા હરિભક્ય સ્વામી તો હું ફેલ ને? મેં કહું હવે એ તો તમારે વિચારવાનું. એ તો હસતા હસતા કહેતા હતા, આમ તો સમજણવાળા સારા હરિભક્ત છે પણ આમ સહેજે આ વાત કરતા હતા. પણ જો આવું ઘણી વખત થઈ જાય એટલે એવી સમજણ મહારાજના વખતમાં જેવી હરિભક્તોને હતી એવી આપણને આજે દેખાય છે, ત્યારે આવા હરિભક્તો એવી જ અંતરદ્રષ્ટિ એ હરિભક્તોને રહેતી એવી આજે પણ રહે છે. મહારાજ જ્યારે ગઢડાનું કામ ચાલતું હતું અને રૂડાભાઈ મહારાજના દર્શન કરવા માટે ગયા ત્યાં, ત્યારે એ મહારાજે એમના બે બળદ જોયા અને ત્યાં જ સાઈટ ઉપર જ મહારાજ આમ નીકળ્યા હશે. અને મહારાજે બળદની ચાલ જોઈ અને બળદના આમ જરા આમ દેખાવ જોયો, અને આવા જે સારા પરીક્ષણવાળા હોય એ તો આમ બળદને જોવે અને એક દ્રષ્ટિથી માપી લે કે આ આ જાત કેવી છે, આ બળદ કેવા છે, એ માપી લેતા હોય. તો મહારાજે જોયું, મહારાજ કે રૂડાભાઈ આ બે બળદ બહુ સારા છે, જાતવાન લાગે છે, અમારે અહીંયા ગઢડા મંદિરમાં આમ સેવામાં હોય તો બહુ સારું. રૂડાભાઈને જરા બંને બળદ બહુ ગમતા અને ખેતી માટે ઉપયોગી હતા અને એની ઉપર જ એમની ખેતી નભતી અને થોડુંક આમ સારા જાતવાન મળી ગયા એટલે થોડુંક મમત્વ પણ ખરું, બધું ભેગું. એટલે મનમાં જરા એમ થયું કે એટલે એમને કહ્યું મહારાજને કે મહારાજ એ ચોક્કસ સારી એક બળદની જોડ આવી જ મળી જાય તો હું શોધીશ. કદાચ એવો વિચાર એમને ન પણ આવ્યો હોય કે મહારાજની આવી ઈચ્છા છે તો અત્યારે જ હું બળદ આપી દઉં, જેમ જમરાણામાં ગંગારામને વિચાર આવ્યો કદાચ ન પણ આવ્યો હોય એવું પણ બને. પણ એ વખતે ટૂંકમાં એ મહારાજને એ અર્પણ ન કરી શક્યા. અને પછી આમ ઘણા દિવસો સુધી એને કીધું કે શોધતો રહું છું, મહારાજને સંદેશો પણ મોકલતા કે મહારાજ શોધું છું. મહારાજ પણ પૂછાવડાવે કે ભાઈ તમે અમને બે બળદ આપવાના હતા, તમારા જેવા બળદ છે એવા, તેનું શું થયું? ત્યારે રૂડાભાઈ વળી ત્યાં વેડાવદરથી એમના ગામથી કેવડાવે કે મહારાજ મળશે એટલે ચોક્કસ મોકલી આપું છું, હું શોધું છું. અને પ્રામાણિકપણે એમણે શોધ્યા હશે અને શોધ્યા ત્યાં, પણ છતાંય બળદ મળ્યા નહીં. આ બાજુ તો ગઢડા મંદિર પૂરું થયું, પ્રતિષ્ઠા થઈ, મહારાજ પણ થોડા વર્ષો પછી મહારાજ ધામમાં ગયા, ત્યાં સુધી આ બળદનો કંઈ મેળ પડ્યો નહીં ને મહારાજને આપી ન શકે. મહારાજ ધામમાં ગયા અને પછી એમને અંતર્દ્રષ્ટિ થઈ કે મહારાજને બે બળદ આપવાનું તો રહી ગયા, પણ હું કેવો મૂરખ કે આ બે બળદ મહારાજને ગમી ગયા તો મહારાજને એ જ વખતે કેમ અર્પણ ના કરી શક્યો? એ બોલ્યા કે આ બે બળદ બહુ સારા છે ને અમારે ગઢડામાં કામમાં આવે એવા છે, તો હું મહારાજની મરજી જાણીને એમને આપી ના શક્યો? એ અંતરમાં એકદમ એટલી બધી બળતરા ઉપડી તે રાત દિવસ બળતરા રહ્યા કરે, અને આમ રાત્રે સુવે તો સૂઈ ના શકે, અને આમ ખાધું હોય પણ કોઈ પણ રીતે એને આમ સ્વાદનો પણ આનંદ ના આવે એવી આમ બેબાકડી પરિસ્થિતિ થઈ ગઈ કે આમ આખુડ વાકુડ થઈ ગયા. મહારાજને બહુ પ્રાર્થના કરી અને પછી ત્યાં વડતાલજીને રઘુવીરજી મહારાજને પણ કહ્યું. પહેલાં તો ત્યાં ગઢડા મંદિરમાં કોઠારી હતા, એમને મળ્યા કે આવું થયું છે ને શું કરું? તો કે રઘુવીરજી મહારાજ તો મહારાજનું સ્વરૂપ કહેવાય, જઈને તમે મળો. વડતાલ ત્યાં જઈને મળ્યા અને રઘુવીરજીએ કીધું કે તમે એક બળદની જોડ અહીંયા હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરી દો તો મહારાજની કૃપાથી અંતરે શાંતિ રહેશે. એકના બદલે 12 બળદની જોડ લઈને એમને વડતાલ મંદિરે અર્પણ કરી કે આ તો જબરજસ્ત પસ્તાવો કહેવાય, ટાણું ચૂકી ગયા એટલે આ તો ચક્રવર્તી વ્યાજનું પણ ચક્રવર્તી વ્યાજ, કમ્પાઉન્ડનું પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ એમણે મહારાજ ત્યાં અર્પણ કર્યું. અને રઘુવીરજી મહારાજે સ્વીકાર્યું, બધાને ચાંદલા કરે આશીર્વાદ આપ્યા અને પછી પાછા ઘરે ગયા. ઘણી નિરાશ થઈ કે આપણે મહારાજની ઈચ્છાથી તો સેવા કરી, છતાંય કાંટો તો અંતરમાં રહી ગયો કે બધું બરાબર છે, એકના બદલે 12 જોડ બળદની આપી, પણ જે સમયે મહારાજને જરૂર હતી અને પ્રત્યક્ષ સ્થૂળ દેહ મહારાજ પોતે પ્રગટ હતા ત્યારે તો ન જ આપી શક્યો. એ જે અંતરમાં આમ રહી ગયું અંતરમાં એ આમ કાંઠો ખૂંચ્યા કરે. એટલે પછી દર વર્ષે એક બળદની જોડે ગઢડા કે વડતાલ જ્યાં રઘુવીરજી મહારાજ આજ્ઞા કરતા ત્યાં આપતા, અને ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે પોતે
ત્યાં અને જ્યારે 12 બળદની જોડે અર્પણ કરી ત્યારે મહારાજે દર્શન પણ દીધા એમને સ્વપ્નમાં અને કહ્યું પણ ખરું કે રૂડાભાઈ તમારી સેવા અમને પહોંચી ગઈ. એટલે સુધી વાત છતાં અંતરમાં એક નાનો કાંટો કે સ્થૂળ દેહ મહારાજ હતા ત્યારે તો આપી ન જ શક્યો, એટલું એક ચોખ્ખું અંતરમાં ન કરી શક્યા અને સહેજે આમ રંચ રહી ગયો. તો એમને એ મૃત્યુ સમયે પોતે વીલ કર્યું અને વીલમાં એમણે લખ્યું કે આવી રીતે આ પ્રસંગ મારા જીવનમાં બનેલો છે એમ કહીને આખો પ્રસંગ લખ્યો અને છેલ્લે વીલમાં લખ્યું કે આથી મારી ઈચ્છા છે કે આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી મારા વંશજ દર વર્ષે એક બળદની જોડ એ વડતાલ મંદિરે આપે. અને આ એમને વીલમાં લખ્યું અને વર્ષો સુધી લગભગ 250 વર્ષ સુધી એમની 6 પેઢીએ દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. અને પછી તો આ 6ઠી પેઢીએ બધો અક્ષર પુરુષોત્તમનો સત્સંગ થયો, આપણા સંતોનું બધું વિચરણ એ ગામમાં થતું અને એ બધો સત્સંગ થયો. તો 1992માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવ વખતે એમના વંશજોને એમ થયું કે આપણે આ વર્ષની બળદની જોડ 6ઠી પેઢી 6th generation સામે શ્રીજી મહારાજની પણ 5મી જનરેશન પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે એમને આપણે અર્પણ કરીએ. તો આમ મહારાજને અખંડ ધારક સંત છે અને એમને અર્પણ કરીએ ત્યારે આખો પ્રસંગ તો સ્વામીને ખબર હતી. અને ત્યાં ચાલુ ઉત્સવે સર્વસ્વમાં જ્યાં સ્વામીનો ઉતારો હતો ત્યાં આ રૂડાભાઈને 6ઠા વંશજ એ બળદની જોડ લઈ સરસ આમ બળદ આમ શણગારેલા ટ્રેડિશનલ રીતે અને ત્યાં ઊભા હતા. અને સ્વામી પણ ઉતારામાંથી આમ ઓટ ટાઈમ હતો છતાં પણ આમની લાગણી હતી આખા કુટુંબની અને બધા 8-10 બધા પુરુષો કુટુંબના ભેગા થયેલા. સ્વામી પણ પોતે સ્પેશિયલ ઉતારામાંથી બહાર આવ્યા, બળદનું પૂજન કર્યું અને એમની બહુ ઈચ્છા હતી એટલે સાથે ઊભા રહીને બળદની સાથે ઊભા બધા ફોટોગ્રાફને બધું પડાવ્યું. અને પછી સ્વામીને આમ હાથમાં બળદની રાસ આપી અને રાસ આપીને ધ્રુસકે રડી પડ્યા. સ્વામીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા અને સ્વામીએ કીધું કે હવે મહારાજને તમારી આ બળદની જોડ પહોંચી ગઈ. ત્યારે બધા જ પુરુષ હરિભક્તોએ બધાએ સ્વામીનો ચરણ સ્પર્શ કરીને હાથ જોડીને બોલ્યા કે સ્વામી આજે કદાચ રૂડાભાઈનું અંતર શાંત થયું હશે. એટલે અમને પણ અંતરમાં એટલી શાંતિ થાય છે કે અમારા કુટુંબમાં મહારાજના વખતમાં એક આ ખ્યાલચૂક થઈ ગયેલો. એ આજે તમે જ્યારે બળદની રાસ હાથમાં પકડી ત્યારે અમને એવા દર્શન થયા કે સાક્ષાત મહારાજ પોતે હાથોહાથ એ બળદની રાસ લેતા હોય. એવા એમને સ્વામીની મૂર્તિમાં મહારાજના દર્શન થયા કે આમ સાક્ષાત આમ એ બળદની રાસ લેતા હોય ત્યારે કે અમને શાંતિ થઈ. સ્વામી કે જો તમારી બધી સેવા રહી આવી ગઈ અને હવે વિલમાં ભલે રૂડાભાઈએ લખેલું છે પણ હવે તમારે એ સેવા કરવાની જરૂર નથી, આ તમારી સેવા અહીં પૂરી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. અને મહારાજે સ્વીકારી ત્યારે બધા બહુ રાજી થયા. પણ જો એક આ ખ્યાલચૂક થઈ ગયેલો તે 6 પેઢી સુધી ચાલ્યું, 250 થી વધારે બળદની જોડ એમણે સંસ્થામાં અર્પણ કરી હશે. પણ આ મહારાજની કૃપાથી એ મહારાજનું આ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું ત્યારે બધું સુધર્યું. પણ આવો પસ્તાવો અંતરમાં રહી જતો હોય પણ આવા હરિભક્ત ભલે ખ્યાલચૂક તો થઈ ગયો એ તો કદાચ કોઈનાથી પણ થાય પણ એ રૂડાભાઈની કેવી મોટપ કહેવાય, કેવી આધ્યાત્મિકતા કહેવાય કે આવી અંતરદ્રષ્ટિ એમને અંતરમાં થઈ અને એ અંતરદ્રષ્ટિ થઈ તો એ સેવા પણ કરી. ભૂલ તો થઈ જાય, આ માર્ગ એવો છે કદાચ ખ્યાલચૂક થઈ પણ જાય સેવા ભક્તિમાં, બધી રીતે આપણે મરજી ન પણ સમજી શકીએ પણ પાછળથી અંતરદ્રષ્ટિ થાય એ પણ જબરજસ્ત એક આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. અને અંતરદ્રષ્ટિ થયા પછી એ પ્રમાણે સ્થૂળ રીતે વર્તી શકે એ પણ બહુ જ મોટી સમજણ કહેવાય. પણ આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી અંતરદ્રષ્ટિ કરી શકતા અને અંતરદ્રષ્ટિ કર્યા પછી આવી સેવા કરી શકતા. 1993 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર 1 મહિનો રોકાયેલા અને આમ આખો જૂન મહિનો ફિટ June 1 થી June 30 ત્યાં સારંગપુર રોકાયેલા. અને તે વખતે તો ઘણી વખત આટલા હરિભક્તો ત્યાં સમાગમ કરવા આવતા નહીં, ત્યારે અંદર સભા મંડપમાં જ સ્વામી પૂજા કરતા અને સભા મંડપમાં જ સભા ચાલતી સવારની સભા. અને સ્વામી ત્યાં આશીર્વાદ આપતા હતા એક લગભગ 10મી કે 12મી આ તારીખની આજુબાજુ. અને આમ બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, એમાં આશીર્વાદ એ ચાલુ હતા અને એકદમ જ વચ્ચે આપણા સિસવા ગામના નાગજી કાકા હતા એ ધામમાં ગયા. એ નાગજી કાકા એકદમ સભામાં ઊભા થયા, અમે બધા તે વખતે પાર્ષદમાં હતા. નાગજી કાકા એકદમ ઊભા થયા અને ધ્રુસકે ને ધ્રુસકે સભાની વચ્ચે રડવા માંડ્યા. એટલે સ્વામી એકદમ આશીર્વાદ ઊભા રાખ્યા અને સ્વામીને એમ થયું કે શું થાય છે. પછી નારાયણ મુનિ સ્વામી ઊભા થયા અને એમનો હાથ પકડીને આમ સાંત્વન આપતા અને બેસાડવા ગયા તો ઊભા જ રહ્યા. નારાયણ મુનિ સ્વામીનો હાથ છોડી દીધો કે નાના સ્વામી, અને એમ થયું કે શું થયું હશે. એટલે સ્વામી એમ માઇક બંધ કર્યું જાતે આવી રીતે. સ્વામી કે શું થયું એમ કહીને આમ નજીક બોલાવ્યા પણ આખી સભા એકદમ આમ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, આમ સ્થિર થઈ ગઈ.
અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પાછા બોલતા જાય કે આ સ્વામીને રાજી કરી લેજો, કે કોઈ ટાણું ચૂકતા નહીં, કે અને હું એક ટાણું ચૂકી ગયો છું એનો મને અંતરે એટલો બધો રંજ છે. સ્વામી કે નાજીકા એવું બોલવાની જરૂર નહીં, આપણી બધી સેવા છે, તમે તો જોગી મહારાજને ખૂબ રાજી કરે. એમ સ્વામી આમ બોલાવે નજીક, પણ એમનાથી આમ એટલું બધું અંતરમાં ભરાઈ ગયેલું, અને કદાચ ઘણા વખતથી અંતરમાં હશે, પણ પોક મૂકીને રડ્યા. પછી કે લાવો માઇક, મારે વાત કરવી છે. એમ કરીને એમણે માઇક હાથમાં લીધું, અને પછી એમણે યાદ કર્યું કે આજથી વર્ષો પહેલાં, કે લગભગ 65ની સાલ હશે, તે વખતે જ્યાં અત્યારે પ્રમુખ સ્વામી બેઠા છે એ જ સ્થળે યોગી મહારાજ બેઠા હતા, અને આવી જ રીતે સભા થયેલી. અને તે વખતે સભામાં હું બેઠેલો, પ્રમુખ સ્વામી મહારાજ બાર કોઠારે કંઈક કામ માટે ગયા હશે, બાર કોઠારમાં ને કોઈ હરિભક્તને મળતા હતા ત્યાંથી અંદર આવ્યા. 64-65ની સાલનો પ્રસંગ. અને સ્વામી પાછળથી સભામાં આવ્યા અને મને ખભા ઉપર આમ ટપલી મારી, એટલે મેં આમ જોયું કે પ્રમુખ સ્વામી, એટલે મને આમ ઈશારો કર્યો કે બહાર આવો. એમ કે પોતે ચાલતા હતા, યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા, એટલે હું પણ એમની પાછળ પાછળ બહાર ગયો. એટલે બહાર ગયો એટલે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે. એટલે એમને મેં કહ્યું કે મારી પાસે કંઈક આટલા પૈસા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે જો આપણા હરિભક્ત છે અને એમને અત્યારે દીકરીનો લગ્ન છે અને ટાણું છે, પ્રસંગ છે, તો તમે 500 રૂપિયા એમને આપો, એથી તમે સેવા કરી દો. એટલે તે વખતે હરિભક્ત પણ બાજુમાં ઊભા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ અને એક આવા સંત, એના સાથે મારે આમ પરિચય પણ ઘણો બધો ખરો. પણ તે વખતે કોણ જાણે કે મારી બુદ્ધિમાં શું પેઠું, આ બધી વાતો તો પાછા રડતા રડતા સભામાં વર્ણન કરે, હા, કે મારી બુદ્ધિમાં શું કુમતી સૂજી કે મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે સ્વામી આપ કહો છો હું આપીશ, મને વાંધો નહીં, પણ એકવાર મને જોગી મહારાજ કે તો હું કાપું. એટલે સ્વામી તે વખતે કીધું, સ્વામી કે તમે અત્યારે આપો, એને ખૂબ જરૂર છે, એમને તાત્કાલિક અત્યારે નીકળી જવું છે, અને ઘરે એમને દીકરીનો પ્રસંગ છે, અત્યારે પૈસાની ખૂબ જરૂર છે, તમે આપો. ફરી વખતે એમણે સ્વામીને કહ્યું, સ્વામી મને આપવામાં વાંધો નથી, પણ મને જોગી મહારાજ કહેતો હું આપું. તો સ્વામી તે વખતે બોલ્યા, સ્વામી કે આ તમને જોગી મહારાજ જ કહે છે એમ તમે માનો. એ કે સ્વામી એમ નહીં, જોગી મહારાજ કહેતો આપું. આવું મેં મોઢામોઢ આ પ્રમુખ સ્વામીને કહેલું. પણ તે વખતે મારા પ્રત્યે કોઈ પણ કુભાવ એમના ચહેરા ઉપર ન જણાયો. એને શાંતિથી સ્વાદ વાંધો નહીં, તમે બેસો સભામાં, હમણાં આપણે જોગીમાના આશીર્વાદ પૂરા થાય પછી વ્યક્તિગત દર્શન વખતે હું તમને સ્વામી પાસે લઈ જઈશ, સ્વામીને આપણે વાત કરી દેશું, પછી તમને જોગી મહારાજ કહેશે તો કે તો મને વાંધો નથી. એટલે એમને આમ સેવા ન કરવી એવું નહીં, પણ એમને જોગી મહારાજ કહે તો. અને પછી એ સભામાં પાછા જઈને બેઠા અને થોડી મિનિટોમાં યોગી મહારાજ આશીર્વાદ પૂરા કર્યા, અને વ્યક્તિગત દર્શનમાં થોડા હરિભક્તો એ બધા આવ્યા. અને તે વખતે સ્વામી કંઈક કામ માટવાઈ ગયા, સ્વામી આવી નહીં શક્યા હોય, પણ નાગજી કાક એકદમ ફેથફુલી જોગી મહારાજને પૂછ્યું કે સ્વામી આવી રીતે સભા ચાલુ હતી, મને સ્વામી આવી રીતે બોલ્યા અને આવી રીતે કહ્યું અને આવી રીતે સેવા કરવાનું કહ્યું. યોગી મહારાજ એકદમ વચ્ચેથી બોલ્યા કે સ્વામી તો કે તમે કરી દીધી ને સેવા. તે યોગી તે જ વખતે કે મને ફાળકો પડી ગયો કે સ્વામી વચ્ચેથી જ બોલી ગયા યોગી મહારાજ કે તો તમે કરી દીધી ને સેવા. જાણે જેમ થયું કે આ નથી કરી એટલે રહી તો ગયું જ લાગે છે. પણ પછી હાથ જોડીને યોગી મહારાજે કીધું કે સ્વામી મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે મને જોગી મહારાજ કહે તો હું સેવા કરું. જોગી મહારાજ કે ગુરુ પ્રમુખ સ્વામી કહે ને તો મને પૂછવા નહીં આવવાનું, કે એ સંસ્થાના ધણી છે, કે એ કહે છે એટલે અમે જ કહીએ છીએ એમ તમે માનો. જાઓ ગુરુ જાઓ પહેલાં, અને એમને 500 રૂપિયાની સેવા તમે કરી આવો. એટલે કે હું દોડતો જ ગયો અને રસ્તામાં જ આમ ખિસ્સામાં હાથ નાખીને મેં 500 રૂપિયા કાઢ્યા પણ ખરા. અને બહાર જઈને મેં સ્વામી કોઈ હરિભક્તો સાથે ઉભેલા, કોઈને જમાડવાની વ્યવસ્થા કરતા હતા, ત્યાં જઈને મેં પ્રમુખ સ્વામીને કીધું કે સ્વામી પહેલાં 500 રૂપિયા મારે આપવાના છે તો હું કવરમાં નાખીને તમને આપી દઉં. ત્યારે ખૂબ પ્રેમથી એમને આમ સાહજિકતાથી મારા ખભા ઉપર હાથ મૂકીને કીધું, નાજી કાકા. પછી પેલા હરિભક્તને જરા ઉતાવળ હતી એટલે મેં બીજા હરિભક્તને કહ્યું ને એમને સેવા કરી દીધી છે અને એ તો નીકળ્યા. એટલે પછી કોઈ વખત હશે ત્યારે તમને કહેશું. અને કે એ સ્વામીને આમ એકદમ શાંતિથી સ્વામીએ વાત કરી, પણ જે એ બળતરા અંતરમાં તે દિવસથી ઉપડી કે હા સ્વામી પ્રમુખ સ્વામી મારી પાસે 500 રૂપિયા માગ્યા અને હું ટાણે અને પાછો આટલો આગ્રહ રાખીને અને એ પણ એક હરિભક્તની હાજરીમાં હું એમને આપી ના શક્યો અને પાછું આવું બોલ્યો હું, એટલી બધી અંતરમાં મને બળતરા રહે છે. અને આટલું બોલીને તો પાછા નાગજી કાકા એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. તે સ્વામી આમ બાજુમાં બેઠેલા સભા મંડપમાં 93ની સાલમાં, સ્વામી કે સ્વામી કે તમારે ક્યાં આવે આ બધી, તમારે તો ખૂબ સેવા થઈ ગઈ, જોગી મહારાજ તમારી પર બહુ રાજી છે. પછી સ્વામી બોલવા માંડે, જો સ્વામી કે અમે રાજી છીએ, તમે ખૂબ સેવા કરી છે. તો આમ સ્વામીની બાજુ ઉભા રહી કે ના ના સ્વામી બધી વાત સાચી અને આપના વચને બધી સેવા થઈ, 1 કરોડ રૂપિયાની થઈ હશે, પણ એ 500 રૂપિયા અંતરમાં ખટક્યા કરે છે કે 500 રૂપિયાનો રંચ રહી જાય છે કે તે દિવસે આપને મેં ના પાડી. અને તે દિવસથી તો આમ પેલો છાસનો પેલો દૂધનો દાજેલો આમ છાસ ફૂકી ફૂકીને પીવે એમ ફૂકી ફૂકીને પીવું છું, પણ આમ તમે જે 500 રૂપિયા હજી મને ઘણી વખત રાત્રે આમ જાગી જાઉં તો આપનો એ ચહેરો દેખાય છે કે નાગજી કાકા 500 રૂપિયા આપજો ને, એવું આમ મને આમ અંતરમાં રહ્યા કરે છે. સ્વામી કેવું તમારે મનમાં રાખવું નહીં, બધી સેવા થઈ ગઈ છે. સ્વામી આમ નજીક બોલાવ્યા, પછી નાનમુનિ સ્વામી ઊભા થઈને આમ સ્વામી પાસે હાથ પકડીને લઈ ગયા.
એક હાથમાં નાગજી કાકાએ માઇક પકડી રાખેલું. સ્વામી એમને નીચાવાળીને ખૂબ આશીર્વાદ આપ્યા, માથે હાથ ફેર્યો. સ્વામી કે વિચાર નહીં કરવાનો, એ સંકલ્પ નહીં કરવાનો, હવે બધું ભૂલી જવાનું અને કંઈ એવું મોટું નથી થઈ ગયું. આપણે તો ઘણી બધી લાખો ને કરોડો રૂપિયાની સેવા થઈ. એ કે ના સ્વામી, આપ એવા આશીર્વાદ આપો કે અંતરમાંથી રંજ નીકળી જાય. કે સ્વામીએ ફરી વખત એમની ઈચ્છા હતી એટલે જોગી મહારાજ જેમ આમ ધબ્બો મારતા એવી લાક્ષણિક શૈલીથી સ્વામીએ પાછા બે ધબ્બા માર્યા. સ્વામી કે જાઓ, મનમાં તમારે રાખવું નહીં અને એવો વિચાર આવે તો વિચાર કરવો નહીં. અને સ્વામી કે આશીર્વાદ છે, જોગી મહારાજને સંભાળીને તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે મનમાં એવા વિચાર રહેશે નહીં. પણ એ દ્રુસ્કે ને દ્રુસ્કે સ્વામીને ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. એટલે મહારાજના વખતમાં પણ આવા એકદમ પ્રામાણિક, અંતરથી ફેથફુલ આવા હરિભક્તો હતા કે કદાચ ખ્યાલચૂક તો થઈ જાય, આપણે સમજીએ છીએ, પણ એવી અંતરદ્રષ્ટિ રહેતી. તો આજે પણ આવા આવા હરિભક્તો એવી આધ્યાત્મિક આવા આધ્યાત્મિક ગુણોવાળા છે કે કદાચ આવી ખ્યાલચૂક થઈ ગયો હોય તો એ આવી અંતરદ્રષ્ટિ અંતરમાં હંમેશા રહ્યા કરે. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા, આજે પણ છે. જેવો કેફ પ્રાપ્તિનો આનંદ એ મહારાજના વખતમાં ભક્તોને હતો, એવો આજે પણ છે. આપણે મૂળી ડોશીનો પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે એનો ધણી ધામમાં જતો હતો ત્યારે ધણીએ કીધું કે તે તો તારું કામ કાઢી લીધું પણ મારું તો કોણ જાણે સુઈ થશે કે. ત્યારે મૂળી ડોશીએ કહ્યું કે શું તું તારા ભાગ્ય નથી માનતો કે આ હાથથી મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે અને આ હાથથી મેં મહારાજને રોટલા જમાડ્યા છે અને એ હાથના પાણી પીધા છે તે અને એ હાથના તે રોટલા જમ્યા છે, માટે તારું પણ કલ્યાણ થઈ ગયું. તને પ્રતીતિ નથી આવતી, બાકી તું પણ અક્ષરધામમાં જ બેઠો છું. એમ મૂળી ડોશી એના ધણીને એ પથારીમાં જ્યારે સૂતો હતો ત્યારે પથારીવશ એ મૃત્યુ સમય હતો ત્યારે કેફથી કહેલું કે મેં આ સેવા કરી છે અને એ સેવાથી મને આટલો આનંદ છે તો તને પણ તારું પણ એ સંબંધે કલ્યાણ થશે જ. કેટલી બધી પ્રાપ્તિનો આનંદ, કેટલો બધો કેફ. એમ આજે પણ હરિભક્તો ત્યાં આપણે કેનેડા સત્સંગ મંડળના પ્રમુખ ભગવાનજીભાઈ જ્યારે એ અંત અવસ્થામાં હતા, નાની ઉંમર 38 વર્ષની ઉંમરે ધામમાં ગયેલા, બ્રહ્મોપનિષદમાં એ ફોટો આપણે જોઈએ છીએ. સ્વામી અને વિવેક સાગર સ્વામી બંને હોસ્પિટલે ખબર કાઢવા ગયેલા, એ વોઝ સફરિંગ ફ્રોમ લ્યુકેમિયા, બ્લડ કેન્સર, અને ધામમાં જવાના હતા. ડૉક્ટરે કીધું કે થોડા દિવસોમાં ધામમાં જશે. તે વખતે ભારતથી ઉત્તર ભારતના એક બહુ જ મોટા સંપ્રદાયના ધર્મગુરુ એમણે ભગવાનજીભાઈ ઉપર પત્ર લખ્યો, આવતા જતા હશે ત્યાં કેનેડા કોઈ વખત ઉનાળામાં, અને જાહેર સભાઓમાં તો આ ગુજરાતી સમાજના પણ પ્રમુખ એટલે આવતા જતા હોય ને એવી રીતે સંબંધ અને પરિચય હશે. તો એમણે પત્ર લખ્યો કે મને ખબર પડી કે તમને બ્લડ કેન્સર થયું છે અને આ તો જીવલેણ રોગ છે, પણ મને એક મનમાં પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી અને આટલું બધું ભજન સ્વામિનારાયણનું કર્યું, છતાં તમને નાની ઉંમરે આવું બ્લડ કેન્સર થઈ ગયું અને આવું જીવલેણ રોગ. તો મને એમ થાય છે કે તમારે પ્રમુખ સ્વામી મહારાજને કહેવું જોઈએ કે મેં આટલી બધી સેવા ભક્તિ કરી છે તો તમે મને આ રોગમાંથી ઉગારો. આ તો હું એટલા માટે લખું છું કે તમ જેવા ભક્તરાજ છે જાજુ જીવે તો તમારા સત્સંગની અને ગુજરાતી સમાજની પણ ત્યાં પરદેશમાં સારી સેવા થઈ શકે. આવું લખેલું એટલે ઇનડાયરેક્ટલી એમાં ઘણો બીજો ભાવ પણ સમાયેલો હતો. ભગવાનજીભાઈ પોતે તો ડેથબેડ ઉપર હતા, પણ આમ પથારીવશ અવસ્થામાં પણ, અત્યંત આમ અશક્ત અવસ્થામાં પણ એમના પત્નીને એમણે કહ્યું કે તમે હું લખાવું એ પ્રમાણે આનો આ પત્રનો ઉત્તર લખો. અને એ પોતે બોલતા જાય અને બાજુમાં એમના પત્ની છે એ પત્ર લખતા જાય અને એમને લખાવ્યું કે તમે લખો કે આ હાથથી મેં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કર્યો છે, આ આંખથી મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, આ કાનથી મેં પ્રમુખ સ્વામી મહારાજની વાણી સાંભળી છે, માટે મને તો અંતરમાં કોઈ પણ જાતનો ઉદ્વેગ નથી કે મને શું નાની ઉંમરે કેન્સર થઈ ગયું. દેહ તો ગમે તે રીતે પડે, હું તો અત્યારે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠો છું અને દેહ પડશે પછી પણ હું ભગવાનના ધામમાં છું, માટે મને કોઈ જાતનો અફસોસ નથી. અને અમારા સંપ્રદાયની આ સમજણ છે કે દેહના દુઃખ સારું તો ભગવાન અને સંત પાસે તો કદાપી કશું માંગવું જ નહીં, જેમ એમની મરજી હોય એમ રાખે. એમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આમ ઈચ્છા હશે તો ભલે એમ હોય, મારે એની સામે કોઈ જ પ્રશ્ન નથી. જેમ મને એમના હાથે થાળમાંથી ઘણી વખત પ્રસાદ જમાડ્યો છે એમાં બ્લડ કેન્સર છે એ પણ હું એમની પ્રસાદી જ સમજું છું, એ પણ એમને જ મોકલેલું છે. તો કેમ મોકલ્યું, શું કામ મોકલ્યું, આ નાની ઉંમરે કેમ મોકલ્યું, એ બધી એમની મરજીની વાત છે, મારે એમને કંઈ જણાવવું નથી. અને તમે એમ કહો છો કે નાની ઉંમરે કેન્સર થયું છે અને કેન્સરથી દેહ તમ જેવા ભક્તનો પડે એ શોભે નહીં, તો રામકૃષ્ણ પરમહંસનો દેહ પણ કેન્સરથી પડેલો તો શું કંઈ નથી શોભ્યું એમનું? આવા મોટા ધર્મગુરુ હતા એટલે દેહ પડવાની તો ગમે તે રીત હોય પણ હું તો ભગવાનના ધામમાં બેઠો છું. અને પાછું વચનામૃત કોટ કર્યું કે અમારા ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે કે દેહ તો ભગવાનનો ભક્તનો ગમે તે રીતે પડે, સર્પ પણ કરડે, વાઘ પણ ખાઈ જાય, પૂરમાં પણ તણાઈ જાય,
પણ ભગવાનનો ભક્ત છે તો એ ભગવાનના ધામમાં જશે. આટલો કેફથી પત્ર લખાવડાયો. અને એ આપણો જે સત્સંગ પુસ્તક છે અથવા તો પેલું અંગ્રેજી પુસ્તક છે, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું ભાષાંતર, એમાં છેલ્લા પાના ઉપર આખો પત્ર આપણે અક્ષરશઃ છાપેલો છે. એ વાંચજો એ શબ્દો, ત્યારે આપણને પ્રતીતિ આવે કે કેટલો બધો કેફ અંતરમાં આ હરિભક્તોને હોય છે, કે પ્રાપ્તિનો આનંદ કેફ

જંતર એકદમ તેજ છવાઈ ગયું. આમ જોયું તો કે આમ ઓહો, કોઈ આમ દેવી આવ્યા હોય પુરુષો એવું લાગ્યું. તો કે આમ હાથ જોડીને લક્ષ્મીદાસ શેઠે પથારીમાં સૂતા સૂતા પૂછ્યું કે આપ કોણ? ત્યારે એમને કહ્યું કે અમે તો નર નારાયણ દેવ. બોલો શું પધાર્યા? ત્યારે કે તમે આમ હવે તમારો દેહ પડે છે તો અમને ધામમાં લેવા જવા માટે આવ્યા છે. કયા ધામમાં? કે તો કે બદ્રિક આશ્રમમાં જ્યાં અમે રહીએ છીએ. મારે ત્યાં આવીને શું કામ છે? કે લક્ષ્મીદાસ શેઠે નરનારાયણ દેવને પૂછ્યું કે ત્યાં મારે આવીને શું કામ છે? તો કે ત્યાં તો તપ ઘણું થાય અને સાત્વિક જીવન જીવાય. તો કે એની માટે કંઈ મેં સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, મારે તો અક્ષરધામમાં જવાનું હોય. એટલે તમે આવ્યા, દર્શન દીધા, એ તમારો આભાર, પણ હું તમારી સાથે આવી શકીશ નહીં. નરનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં દર્શન આપ્યા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં આખો પ્રસંગ લખેલો છે. તે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા, મોરલી હતી, નામ મુકટ હતું, પીછું બધું એ ઓળખી તો ગયા કે ઓહો, શ્રી કૃષ્ણદેવ પધારો. પથારીમાંથી બેઠા થયા, કારણ કે મહારાજે કહ્યું છે કે અવતારોમાં એ મોટો અવતાર છે. બેઠા થયા અને યોગ્ય સન્માન આપ્યું કે આ બિરાજો, શું પધાર્યા? કે તમને ધામમાં લેવા માટે. તો કે ક્યાં? તો કે ગૌલોકધામમાં. ત્યાં કે મારે ગાયને વાછરા જોડે રમીને શું કામ છે? લક્ષ્મીદાસ સર, ત્યાં મારે ગાય વાછરા જોડે શું રમવાનું? કે હું તો નિર્વાસનિક થયું છું. કેટલો બધો કોન્ફિડન્સ કે મેં તો સ્વામિનારાયણનું ભજન કર્યું છે અને મારા ઈસ્તે સ્વામિનારાયણના આશીર્વાદથી તો હું નિર્વાસનિક થયું છું કે હું તો અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જઉં નહીં અને મારા સ્વામિનારાયણ લેવા આવે પછી હું દેહ છોડું અને બીજા કોઈ ધામમાં અમે અમને ફાવે નહીં, ગમે નહીં અને અમે જઈએ નહીં. કેટલો કેફથી બોલ્યા છે લક્ષ્મીદાસ શેઠ. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન તમ દર્શન આપીને અંતર્ધાન થઈ, એટલે અદૃશ્ય થઈ ગયા. પછી ત્રીજા દિવસે માણકી ઘોડી ઉપર મહારાજના દર્શન થયા. સફાળા બેઠા થઈ ગયા લક્ષ્મીદાસ. ઓહો, મહારાજ આપ પધાર્યા. મહારાજ કે ચાલો શેઠ, ધામમાં લેવા માટે આવ્યા છીએ. કે મારા તૈયાર જ બેઠા છીએ, બીજું કંઈ છે જ નહીં. આ લોકની ઈચ્છા આપના ધામમાં આપની પાસે બેસવું છે. આ લોકમાં આપના સિવાય અમારા અંતરમાં કંઈ હતું નહીં અને પછી એ આપના ધામમાં જ બેસવું છે. કે ચાલો મહારાજ. કે ચાલો ભક્ત ત્યારે. પણ લક્ષ્મીદાસ કે મહારાજ એક મિનિટ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવીએ અને અંત સમયે કોઈ પ્રશ્ન રહે? કે મહારાજ બીજો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે લોકની તો કોઈ આસક્તિ નથી મારે, પણ મારે તમને એ પૂછવું છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલેલા કોને? આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે શું થયું? તો કે આવી રીતે નરનારાયણ દેવ આવેલા, પછી આવી રીતે શ્રી કૃષ્ણ નારાયણ આવેલા, આવું પૂછતા હતા મને અને મને તો ધામમાં લેવા માટે આવેલા. મહારાજ કે તમે શું કહ્યું? કે મહારાજ મેં તો કહ્યું મને ના ફાવે તમારા લોકો જોડે, હું તમારા ધામમાં ના રહી શકું. કે હું તો નિર્વાસનિક થયું, સ્વામિનારાયણ લેવા આવે પછી હું અક્ષરધામમાં જઉં, એમને ના જઉં. ત્યારે મહારાજ એકદમ આમ મંદ મંદ સ્મિત કરતા હસ્યા કે મહારાજ તમે કેમ આવા પ્રસંગ ઊભા કર્યા? મહારાજ કે આ તો તમારી કસોટી કરવા માટે. કે મહારાજ અમારી કસોટી તો શું હોય? આપની ઈચ્છા હતી ને આપણે કસોટી કરી, પણ અમારા અંતરમાં તો આપના સિવાય ક્યાં કંઈ છે જ. મહારાજ કે ભક્ત અમે પણ જાણીએ છીએ શેઠ કે તમારા અંતરમાં અમારા સિવાય કાંઈ નથી. પણ પછી મહારાજ બોલ્યા, હા બહુ જ સરસ વાક્ય મહારાજ બોલ્યા. મહારાજ કે યુગો સુધી હરિભક્તોને કેવી સમજણથી અમારો આશરો કરવો એ વાતની પ્રતીતિ બેસે એટલે અમે આ પ્રસંગ તમારા જીવનમાં ઊભો કર્યો છે. યુગો સુધી હરિભક્તોએ કઈ સમજણથી અમારો આશરો કરવો, કેવી સર્વોપરીપણાની સમજણ કેળવવી એટલે અમે તમારા જીવનમાં પ્રસંગ ઊભો કર્યો છે. તે તમારા પ્રસંગથી યુગો સુધી હરિભક્તોને સમજણની શુદ્ધિ થશે. તો જો આજે આટલા વર્ષો પછી આપણે આ પ્રસંગથી આપણે પણ ઘણી બધી શુદ્ધિ આપણી સમજણની કરી શકીએ કે આવી સર્વોપરીપણાની સમજણ. આજે પણ એવા હરિભક્તો છે, તે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણા એક હરિભક્ત છે ભાસ્કરભાઈ, અને એમના કુટુંબમાં બધી જ રીતે દુઃખ ઊભું થયેલું. એક તો પોતે નાણાકીય રીતે એકદમ ધંધામાં ખેંચાઈ ગયેલા એટલે ઘણું બધું દેવું થઈ ગયેલું. આ તો લગભગ 12-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. અને એ વખતે એમને 7-8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું. વળી લગ્ન થયા ઘણી વખત 8-10 વર્ષ થઈ ગયેલા પણ કોઈ સંતાન નહીં. અને આ બાજુ એમના માતૃશ્રી અને એમના પત્ની એ બંને જણા ગાયત્રીની પૂજા અને ગાયત્રીની ઉપાસના કરે એટલે ગાયત્રી માતા પાસે એમને દર્શન આપે. વળી કોઈક વખત કોઈ મેલી દેવી પણ એમને દર્શન આપી અને બધી વાતો કરે. એમના વૃદ્ધ પિતા હતા, એમને બાળક ભૂત દેખાય અને ઘરમાં પાછું ભૂત થાય. હવે આ માણસને કેટલું દુઃખ, એક તો આર્થિક રીતે બિચારાને તકલીફ, સગાવાલા બધા પૂછપૂછ કરે અને પાછું 8-10 વર્ષ લગ્ન થયા કોઈ સંતાન નહીં એટલે પાછા આમાં તો આ બધો આ બધી રીત એવી છે ને કે આમાં સગાવાલાને વધારે ચિંતા હોય, બે માણસ કરતા પતિ પત્ની કરતા સગાવાળાને બધાને વધારે ચિંતા. હવે મૂકને તારા હમણાં છોકરા થશે, તારે હાચવાના છે, તારે એના ભરણ પોષણ કરવાનું છે. લોકો બહુ ચિંતા કરતા કે તમારે કંઈ છે નહીં એમ નહીં તો નથી તો, પણ તારે પછી ભવિષ્યમાં થાય તો તારે ભરણ પોષણ કરવાનું છે. પૂછપૂછ એ લોકો હારા વધારે દોઢા થતા હોય છે આમાં તો. એટલે પાછું સગાવાળા તરફથી પાછું એ સાચવવાનું. પાછું ઘરે એક જ સત્સંગી નિષ્ઠાવાન અને મહારાજ સ્વામીની મૂર્તિ રાખેલી, પણ એના પત્નીનું એટલું જોર કે ઘર મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની પ્રમુખ સ્વામી

0: મૂર્તિ રાખી ના શક્યા. ઘર મંદિરમાં મૂકેલા કાઢીને બહાર સીધી, એ બિચારા એમ દિવાલ ઉપર લટકાયેલી, પણ ખરેખરા ભક્તરાજ. હવે એની પત્નીને પેલી મેલી દેવતી દેવી છે એ દર્શન આપે ને તો કે તારા ધણી જો ઘરમાંથી સ્વામિનારાયણ અને પ્રમુખ સાહેબનો ફોટો કાઢી નાખે ને તો તને દીકરો આપું, અને ધનનો ઢગલો દેખાડે કે આટલું ધન તને આપું. એટલે એના પત્ની રોજ કજ્જો કરે. પેલો બિચારો એક તો બહારથી થાકીને આવ્યો હોય અને બહારથી કંટાળીને આવ્યો હોય, એમાંથી ઘરેથી પાછી ઉપાધિ. માણસ બહાર ઓછો હારે, પણ જો અંદર તકલીફ હોય તો વહેલો હારી અંદર જાય. હા, કારણ કે રાત દિવસ ભેગું રહેવાનું હોય ને. પણ આવા સમયે સપોર્ટ કરવાના બદલે પછી આવો પ્રસંગ ઊભો થયો. એટલે એક કજ્જો, એના વૃદ્ધ પિતા હતા, એ વિધુર હતા, એના વૃદ્ધ પિતા હતા, એમને પણ પાસે પેલો ભૂત જ્યારે જ્યારે દેખાય ને ત્યારે ભૂત કે આ પ્રમુખ સાહેબનો ફોટો ઘરમાંથી કાઢી નાખો તો હું તમને દીકરો આપું. અને પાછા એના પિતા કે મને તો ભૂતે દર્શન દઈને આવું કીધું છે, અને તારે કોઈ દીકરો નથી તો દીકરો થશે. ભાસ્કરભાઈ કે જો પપ્પા તમે સમજો કે ભૂત દીકરો આપે, ભૂત જેવો જ આપે, એ કંઈ થોડે દેવી દીકરો આપવાનો છે, એ ભૂત જ આપે. અને આપણે જે કંઈ દુઃખ છે એ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણનું મોકલેલું છે. એ કે આ દેવી દર્શન દઈને તારી માને અને તારા વહુને બેને કહે છે, એ કે જે દર્શન દેતા હોય ને જે કરતા હોય એ જે દર્શન દે છે મારી સામે આવીને વાત કરે, કે મને કે તારે જોઈએ છે કે નહીં, હું એને જવાબ આપીશ કે. અને પછી એના પત્નીને કીધું કે હવે તારા ગાયત્રી દેવ કે બીજા કોઈ દેવી તને દર્શન આપે ને તો કહેજે કે મારા ધણી છે ભાસ્કરભાઈ, એની સાથે તમે વાત કરો, એને કહેજો કે મારી સાથે વાત કરે, એટલે હું કહીશ કે કેમ વાત થાય એની સાથે. અને પિતાજીને કીધું કે ભૂત તમને દર્શન આપે ને અને ભૂત દેખાય ને તો ભૂતને કહેજો કે મારી જોડે વાત કરે, કે કેફથી એ કે ભૂતે તો કીધું છે કે હું જોઉં છું કે તારા દીકરાને કેવો દીકરો થાય છે કે, અને ભૂલથી એ દીકરો થાય ને તને મારી નાખું ગળું દાબીને. એટલે ભાસ્કરભાઈ એના પિતાને કીધું કે હવે ફરી વખતે બોલે ને મારી સામે, મને તો થાય તો હું કહીશ જ, પણ કદાચ મારી પાસે જ નહીં આવે કારણ કે અમે અક્ષર પુરુષોત્તમની કંઠી પહેરે છે એટલે હિંમત નહીં ચાલે, પણ તમને ફરી વખત આવું કહે તો તમે કહેજો કે તારાથી થાય કરી લે, તારે જેટલું મારું બગાડવું એટલું બગાડજે, આ દુઃખ તો મારા ગુરુ પ્રમુખ સ્વામીએ મૂકેલું છે, એમની ઈચ્છાથી આવેલું છે અને એમની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે, કદાચ દેહના છેલ્લા શ્વાસ સુધી આમને આમ રહે ને તો મને કોઈ ફેર પડતો નથી, બાકી તારા જેવા હજાર ભૂત ભેગા થાય ને તો મારું કશું નહીં કરે, જા થાય કરી લેવું કહી દેજો કે. અને તે જો દીકરો આપવાનો હોય તો ના આપતો, અને જો પ્રમુખ સ્વામીની ઈચ્છાથી દીકરો મળશે ને તો તારામાં તાકાત હોય તો મારી જોજે. એટલો આમ કેફ થયો. હવે આ એકલા જ એક બાજુ, સામે આ બધા જ, એના પત્ની, એમના માતૃશ્રી, એમના પપ્પા, બધા ત્રણે એક બાજુ, પણ બધાએ ખૂબ આગ્રહ રાખ્યો આટલું બધું દુઃખ પણ સત્સંગની સેવા શ્રદ્ધાથી કરે, મંડળ સંચાલક પોતે અને સત્સંગ સભા પણ સાચવે. હરિભક્તોના વાતની ખબર પડી, એમણે સંતોને વાત કરી, સંતો એમને પૂછ્યું કે આવું છે, એક તો કે સ્વામી ચાલ્યા કરે હવે ભગવાનની ઈચ્છા કે, અને માથે વાળ એટલું દેવું, બધી તરફથી માણસને ત્રાસ, કોઈ પણ માણસ થાકી જાય, હા કોઈ પણ માણસ હારી જાય, જ્યારે બે ત્રણ ફ્રન્ટ ઉપર લડતો હોય ત્યારે બધી રીતે હારે. નેપોલિયો આખું આપણો મોટો હિટલર હારી ગયો ને, આ બાજુ ઇંગ્લેન્ડ સાથે લડે ને આ બાજુ રશિયા જોડે ચાલુ કર્યું ને આ બાજુ ઈસ્ટ સાથે ચાલુ કર્યું તો એ હારી ગયેલો. એમ બે ત્રણ ફ્રન્ટ ઉપર માણસ લડવું પડે એટલે કોઈ પણ માણસ હારે, પણ એકદમ અડીખમ નિષ્ઠાના જોરે ઊભા રહેલા. સંતો કીધું કે તમે સ્વામીને વાત તો કરો. એ કે સ્વામીને શું વાત કરવાની, સ્વામી નથી જાણતા અને સ્વામી અંતર્યામી નથી, સ્વામીને મારા બધા દુઃખની ખબર છે, અને એનાથી આગળ મૂકનાર જ એ છે, એમની ઈચ્છાથી આવ્યું છે, મારે કોઈ ખાનગી કરવી નથી. આ તો હરિભક્ત ઘણી વખત પગમાં દુખતો હોય તો સ્વામી પાસે વ્યક્તિગત દર્શનમાં પગ ઊંચો કરે, સ્વામી અહીં દુખે છે, હાથ ફેરવો, અહીં હાથ ફેરવડાવે છે, એટલે શું પણ. અને સ્વામી આમ નીચા વળે, આપણે તો સંતો જોયેલું છે, આમ રોસ્ટ્રમ પરથી આમ આગળ વળે, આમ નીચા વળીને એના પગ ઉપર હાથ ફેરવે. આપણે સમર્થ ને આપણા ગુરુહરિને ચરણ સ્પર્શ કરવા દઈએ ને કરાવીએ, એટલે આ હરિભક્તો સ્વામી આ બાયપાસ કરવાનું, છાતી ઉપર હાથ ફેરવો ને, તમે અત્યારે બાયપાસ થયું તો પાસે તું આજીવન થોડી જીવવાનો છું, બાયપાસ પર ધારો કે હાથ ફેરવ્યો સ્વામી, મોટા પુરુષ દયાળુ છે, છાતી ઉપર ના મહારાજને પ્રાર્થના કરશું બાયપાસ સારું થઈ જાય, તો લાખો લોકોનું બાર બાયપાસ થાય છે, ક્યાં પ્રમુખ સાહેબના આશીર્વાદ લઈને જાય છે, થતા જ હોય છે સારા, અને જીવતા જ હોય છે, બીજા 25 વર્ષ કાઢ નાખે છે, એટલે કાંઈ એવા ગુરુવારીને એવી તકલીફ આપવાની જરૂર નથી, બધું થયા કરે. પણ આવી રીતે આપણે કરીએ છીએ, ગરીબ ભક્તો સ્વામી પાસે કે સ્વામી મારે બાયપાસ કરાવવાનું, સ્વામી કે મૂંઝાવાને જો મેં કરાવ્યું છે, એમ કે છાતી પોળી કરી નાખી અને કાપો દેખાડ્યો, સ્વામી કે જો મેં કરાવ્યું છે, એમાં કંઈ ના થાય કે, પેલો તો બીજા કે ઓહો શું થયું બાર. પણ આવા નાના નાના દુઃખ માટે આપણે સ્વામી પાસે પહોંચી જઈએ. આવા ભક્તો પણ સત્સંગમાં છે, કોઈ જ ફિકર નહીં, ચેલેન્જ ગમે તેવું દુઃખ ભગવાનને સંત ના મૂકે, કશું જ નથી થવાનું એમની ઈચ્છાથી. સંતોએ બહુ જ કીધું તોય સ્વામી પાસે તો ના જ આવ્યા. સંતોએ સ્વામીને વાત કરી, અમદાવાદ મંદિરના સંતો, સ્વામી આપણે એક હરિભક્ત કાર્ય કરે છે ને આવું દુઃખ છે, સ્વામી વાત સાંભળીને સ્વામી કેને બોલાવો, મારે એની પાસેથી આ પ્રસંગ સાંભળવો છે. સંતો એમને બોલાવ્યા, એમણે કીધું સ્વામીને, સંતોને કે સ્વામી તમે શું કામ કીધું સ્વામીને, તકલીફ શું આપવાની જરૂર, કે ના ના સ્વામીએ બોલાવ્યા. અને સ્વામીએ આવ્યા, સ્વામી કે બધા પતી જાય પછી તમે આવો શાંતિથી, અંદર રૂમમાં લઈ ગયા. સ્વામી કે આખી વાત મને કહો. એ કે ના ના સ્વામી કંઈ નથી, આવું તો થોડું થયા કરે. સ્વામી કે જો મારે સમય છે, મારે બધી જ વાત તમારા મોઢે સાંભળવી છે, તમે કરો. અને બધી જ વાત ભાસ્કરભાઈએ કરી, પણ કાંઈ ચહેરા ઉપર દુઃખ નહીં કે સ્વામી આવું થયું, રોદડા રોવા નહીં, સ્વામી આવું થયું ને આવું તો એ કરતું નહીં, આપણે તો અડધું તો એ કરતું ચાલતું હોય, એમાં સ્વામી આમ થયું ને આમ થયું ને આમ થયું. હવે એક તો આપણે નિયમ ના પાડ્યા હોય, આપણે શિક્ષાપત્રી લોપી હોય ને આપણે ખોટી બુદ્ધિ ચલાવી હોય એટલે દુઃખ ઊભું થયું હોય, અને પછી સ્વામી પાસે રડવા માટે આવે, એવું કાંઈ જ નહીં. અને સ્વામી આમ સાંભળતા સાંભળતા આમ ઢીલા થતા ગયા, ઇમોશનલ થવા માંડ્યા, અને આખો પ્રસંગ પત્યો, અને સ્વામી આમ લિટરલી આંખમાં જળઝડી આવી ગયા, ગાતરિયાથી આંખ લૂછવી પડીને એટલા બધા આવી ગયા. સ્વામી કહે આમ વિવેક સાગર સ્વામીની સામે જોઈને, સ્વામી કે આટલું દુઃખ છે પણ એની નિષ્ઠા તો જુઓ, કે આમ સ્વામી આમ બિરદાવી ગયા. અને પછી સ્વામીએ કીધું મહારાજને પ્રાર્થના કરીએ છીએ આજથી બધું દુઃખ ગયું. એમ કહીને હરિકૃષ્ણ મહારાજ બાજુમાં હતા, એમના બે પુષ્પ હતા, સ્વામીએ બે પુષ્પ હાથમાં આપ્યા અને સ્વામી કીધું જાઓ, મહારાજ બે મુક્ત અક્ષરધામમાંથી મોકલશે, દેવું પણ બધું પૂરું થઈ જશે અને ભૂતને દેવી દેવતા જે આવતા હશે ઘરમાંથી બધા ભાગી જશે, આશીર્વાદ છે. એ કે સ્વામી જેવી આપની મરજી, હું તો એ વખતે સુખી છું, અત્યારે સુખી છું, આપ જેમ રાખો એમ સુખી છીએ. એ બાર રૂમમાંથી ચાલ્યા, સ્વામી આમ જોઈ રહ્યા અને સ્વામી આમ આંખમાં ઝળઝળી આવી ગયા. સ્વામી એક સાગર સ્વામી પાસે ફરી વખત બોલ્યા, સ્વામી કે આપણે નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. અને પછી તો બે પુષ્પ આપેલા અને હવે તો સુપર પાવર બેટલમાં આવી ગયા હતા ને, હવે તો આખા ઇશ્યુમાં સુપર પાવરની એન્ટ્રી હતી, એટલે પછી તો એ બે બધું બે પુષ્પ આપ્યા, બે છોકરા પણ છે એમને, દેવું પણ બધું પૂરું થઈ ગયું, ધંધો પણ સારો ચાલે છે, એકના બદલે બે મંડળની સેવા કરે છે, સ્વામી પાસે એમને આશીર્વાદ માગે એટલે એમના પત્નીને પણ સત્સંગ થયો, એ કાર્ય કરશે, એમના વૃદ્ધ પિતાને ભૂત દેખાવાનું બંધ થઈ ગયું, એ વળી ધામમાં ગયા, એટલે બધું સવડું પડી ગયું અને બહુ સુખે જીવે છે. એમનો આખો આ પ્રસંગ સંવાદ રૂપે હમણાં 4 વર્ષ પહેલાં અમે રાજકોટમાં આખો ભજ્યો, આની પરથી આખો એક સંવાદ અમે લખાવડાયેલો એકદમ પ્રોફેશનલી, અને આખો સંવાદ ભજ્યો અને બાપાની હાજરીમાં આ સંવાદ ભજવાયો, ભાસ્કરભાઈને અમે હાજર રાખેલા અને સંવાદ પત્યો, પછી ભાસ્કરભાઈને મંચ ઉપર બોલાવ્યા અને મંચ ઉપરથી 10,000 માણસની હાજરીમાં બોલ્યા કે આ મારા જીવનનો જ પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મારાના આશીર્વાદથી તો હું સુખી જ છું. એટલે બધાને આમ પ્રતીતિ આવે કે આવા ભક્તો છે. તો જો મહારાજના વખતમાં આવી સર્વોપરીપણાની સમજણ હરિભક્તોને હતી એવી આજે પણ આપણને દેખાય છે, તો આ એક દ્રષ્ટિકોણ કે જેવો ભક્ત સમાજ મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જબરજસ્ત નિષ્ઠાવાન દેખાય છે, ત્યારે એક દ્રષ્ટિકોણથી પણ આપણે મૂલવી શકીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુણાતીતાન સ્વામી મહારાજ ભગત.

प्रमुख सम्मान प्रमुख साईं अक्षरधाम श्रीजी महाराजे कहू छे कि जेम जेम मोटा पामे तेम तेम दासपणू वधारे। अने महाराज बीजी वात करी के बीजानो महिमा समझी अने पोताना दोष जुए ते ए दास कहवाय। बीजानो महिमा समझी अने पोतानो दोष जुए ए दास कहवाय। एवा युदी भी सुंदर व्याख्याओ छे जेमा ये व्याख्याओ अपना जीवन में उतरे शांति परम शांति थी जाए एवं जीवन बने। आप कहवा हमें तमारा तमें अमारा हमें बधा ने मलवानी इच्छा तो रहे बधा ने पण हवे शक्य नहीं। आप एक एक ने मिली है वर्ष पूरु थी जाए तो ये पत्तो ना पड़े। एटले आप श्रीजी महाराजे समझण पण आपी छे महाराज स्वामी अने प्रमुख साहेब महाराज ठेठ सुधी आई समझण राखी छे। अने प्रमाणे तो जो प्रमुख साहेब महाराज एक बार एक समय विदाय सभा थी वॉलंटियर स्वयंसेवकों ने विदाय आपवानी हती तो घणा बधा मतलब वॉलंटियर स्वयंसेवको हता 5000। पछी स्वामी को मने बधाने मने मळवानी इच्छा छे पण शक्य पे हार ऊंचो करो के आ बधाने पहेराई गयो। एटले एवी रीते हवे समूह मोटो थतो जाए छे। हवे एक एक साधु पाछळ लाख लाख हरिभक्त थशे। તારે શું થશે? એટલે હવે સમજણ કરવાની અને મહારાજે કહ્યું સમજણથી દૂર હોય તો પાસે અને પાસે હોય તો દૂર હોય એટલે સમજણ આપે રાખવાની। સમજણની વાત છે ને એ આત્મિક છે આત્માની વાત એટલે એ આપણને દૂર પાસેનો પ્રશ્ન જ ના રહે। પાસે હોય લાભ લઈ લેવો એનો વાંધો નહીં। દૂર હોય કાંઈ જો આ પાર્કિંગવાળા બિચારા ક્યાંય પડ્યા હોય છે પણ એને ક્યાં ફાય છે લાચારી નહીં કે આપણે આ મરી ગયા અહીં છેલ્લે ક્યારે દર્શન થશે શું થશે બધાને કહે સમજણ છે બધાને સમજણ એ આવી છે એટલે આપણે સુખ્યા। અને એકાંતિક ધર્મની વાત એમાં જ સમાયેલી છે। મહારાજે કહ્યું શ્રીજી મહારાજે વાત કરી કે આ એકાંતિક ધર્મની વાત છે એ ભગવાનને મૂળમાં મૂળથી ભગવાન રાજી થાય મૂળથી ભગવાન રાજી થાય એ વાત લખી છે। અને મહારાજે કહ્યું કે અમે જે કંઈ કરીએ છીએ કોઈને ત્યાગી દઈએ છીએ કોઈને બોલાવીએ છીએ અને વન વિચરણ કર્યું અને બીજાને ઘરે જઈએ છીએ આવીએ છીએ જમીએ છીએ અને બધું કરીએ છીએ પણ એ સામાન્ય વાત નથી
સામાન્ય આપણે જમીએ છીએ એવું નહીં. મહારાજ જમે, ત્યાગે, જે કંઈ કરે એની પાછળ એકાંતિક ધર્મની વાત પડેલી છે. એક બધાને પ્રમુખ સ્વામી મહારાજ જે કર્યું કરાયું બધું પાછળ તમે બધા એકાંતિક થાઓ એ જ ભાવના છે. અને એ જ અંતે શોભ છે અને આત્યંતિક ગોલ પણ એ છે, આત્યંતિક કલ્યાણ પણ એમ જ છે. જો મહારાજને સ્વામીનો મહિમા હોય

0: સ્વામી નારાયણ
1: હા જીવન આ બધું તો બીજું બધું ઠીક છે. જોઈએ દેહધારી છીએ, આપણે તન ધર્યું છે એટલે બૈરા છોકરા હોય બધું હોય એટલે આ લોકનું પણ આપણે કરવું પડે. પણ મન તો ભગવાનમાં લાગેલું હોય, એ દેહ કંઈ બધું કરી શકીએ પણ મન ભગવાનમાં લાગેલું હોય તો થોડુંક આગું પાછું થાય દેહ છે એટલે. પણ સતત દોર નિર્વાસનિક થઈને એક ભગવાનની ઈચ્છા રાખવી તો બીજું કાંઈ આપણે એ જ મારે કે મુદ્દો જ આ છે, ભગવાનને પકડી રાખવા. બીજું બધું જતું કરવું પડે એ ભલે જાય પણ ભગવાનને એટલે આ સત્સંગને ગુરુઓ ગુણાતીત ગુરુઓને પકડી રાખવા એમાં સાર છે. છૂટી ના જાય એ રીતે આપણે વર્તું. આપણે બધા એકમેક રહીએ અને ના તો છોડીએ નહીં, થળ કંઈ રાખીએ એટલે એના માટે સંપથી આપણે બધા જોડાયેલા રહીએ, એ કોઈ આગા પાછા ના થાય. અને બધા આગા પાછા થવાનું મહારાજની આજ્ઞા લોપાય અથવા આપણે રુચિ જે હોય એ રુચિ અભિપ્રાય એમાંથી વિચલિત થઈએ તો આ સંપ તૂટે. અને મનમાં તો રાખો, કદાચ દેહે કરીને થોડો આગો પાછો થાય પણ મનમાં દ્રઢતા રાખે સંપ એ વખતે આપણે રહીએ. અને એ રીતે રહીએ તો શ્રીજી મહારાજ અને બધા સંતો ગુણાતીત ગુરુ ખૂબ રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજ. આ લોકનું હેત અને સત્પુરુષને જમીન આસમાનનો ફેર સમજાવ્યું નહીં. આ લોકનો હેત અને સત્પુરુષનો હેત, પ્રમુખ સાંઈ મહારાજનો હેત, યોગી આપણનો હેત, જમીન આસમાનનો ફેર છે. આ લોકનો હેત મરી ગયા પછી બીજે જન્મે કાંઈ નહીં. આ લોકનો હેત આપણે મરી ગયા પછી બીજે જન્મે તો ક્યાંય તો જન્મ લે, પછી એ હેત ચાલુ રહેવાનું છે. બીજે જન્મે હેત ચાલુ રહેવાનું છે. જો આપણે તમે આ જન્મમાં બધા ભેગા થયા છે, કાકા મામા ભોઈ બધું બીજે જન્મ ભેગા થવાના છે. ના કઈ હા સત્પુરુષનો હેત જે શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વાઈ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સ્વાઈ મહારાજ, એ ચાલુ છે. એ હેત ચાલુ છે. એ આપણા આ લોકના હેત તો ક્યાંય. અને આ હેતમાં નિસ્વાર્થપણું છે. પ્રમુખ સ્વાઈ મહારાજને તમારી પાસે કોઈ કાંઈ જોઈતું નથી. એમણે તમને રાજી કરવા માટે કે તમે રાજી થાઓ એ જ. આપણને લાગે કે આપણે રાજી કરીએ છીએ એમને, પણ એ ઓલા વાતમાં બોલ્યા ને સ્વામીની વાત કે આપણે આપણે જાણીએ કે આપણે સત્પુરુષમાં ભગવાનમાં હે છે, પણ ભગવાનને આનંદ ગણો હે છે, એટલે એ તો કલ્પનામાં આવે એવું નથી. તો આપણી બુદ્ધિ માપમાં છે અને લૌકિક બુદ્ધિ છે, આમ દિવ્ય થવાની છે પણ લૌકિક બુદ્ધિ એટલે આમાં ગ્રીપમાં ના આવે. કોન્સેપ્ટ યુ કેનોટ કન્સીવ કે શું હેત છે. પણ અતિશય નિસ્વાર્થ અને કોઈ તમારી તમને આપવું જ છે, લેવાનું નથી. જેને લેવાનું હોય ને એને પ્રશ્ન થાય, અને આપવાનું આપવું આપવું આપવું. તમે રાજી કરા તો મોક્ષ કરો એ કોઈ મોટી વાત નાની વાત છે. મોક્ષ કરો એક મારા સ્વામી સિવાય કોઈ મોક્ષ ના કરી શકે. અને આ બ્રહ્માંડની અંદર જે હેત છે, બ્રહ્માંડની અંદર જે હેત છે એ દૈહિક છે, એ દેહ પૂરતું. અને પ્રલય થાય એટલે બધું નાશ, બીજે જન્મ ફરી બીજા બ્રહ્માંડ બહુ મોટી હોય છે. પેલા ટૂંકમાં શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી અને આ સત્પુરુષ એમનું જે હેત છે એ અનપેરેલલ, એને કોઈ ઉપમા ન દેવાય. કઈ આપણે મોટા ભાગ્ય આપણે એમને પહોંચી શકીએ એમ નથી, ક્યાં કીડી ને ક્યાં હતી, પણ એમને સામેથી આપણે ભગવાનના દર્શન થાય એમ જ નથી. આ શ્રીજી મહારાજ કોઈ રીતે અગોચર છે, એટલે આપણે નયન અગોચર. આપણે આ ચક્ષુથી આ ભગવાન દેખાય નહીં, આવે હોય તો દેખાય નહીં, પણ નરતન ધાર્યું એની કૃપા અતિશય કરી એટલે આપણે જોઈ શકીએ છીએ. અમને દેખાય જ નહીં, પાસે હોય ચારે બાજુ હોય તો દેખાય જ નહીં, અને જેમ ઇનવિઝિબલ હોય તો એ દેખાતું નથી. તો આ તો ઇનવિઝિબલનો બાપ છે, દાદો, એમાં દેખાય નહીં. એટલે મહારાજ મનુષ્ય દેહ ધારણ કર્યું અને આપણને દેખાય છે, એ મોટી કૃપા. એટલે એ હેતનું તો કંઈ માપ કરાય એમ નથી, અપાર ને અપાર છે. અને આપણે ફાઈ ગયા છે, આપણે સિલેક્ટેડ વન છે. દિવ્યા તો હજુ કોથા ખાય છે એટલી વાર છે, પણ આપણે સિલેક્ટેડ વન છે. એટલે એમનામાં હેત કરો, એ વડે ટોકે ગમે કરે એવું તો કરતા નથી, પણ એ હેત બહુ કામનું છે, અતિ મહત્વનું છે. અને બીજો બધો કચરો છે, બીજો હેત આ બ્રહ્માંડની અંદર બધો કચરો છે. એટલે મહારાજ સ્વામી સત્પુરુષ એની સાથે જોડાવો.
0: સ્વામી, અમે શું કરી શકીએ કે ભગવાન અને સત્પુરુષમાં હેત વધે?
1: એમનામાં જોડાવો, એટલે આપણે બીજે બધે જોડાઈએ છે લેવા દેવા વગર, લાતો ખાઈએ છે, બીજે જોડાઈ લાતો ખાઈએ. એ તમને દેખાતું નથી પણ ખરેખરી લાત છે. આપણને ગમે છે લાતો, એટલે એટલે ભગવાનમાં જોડાવું. આપણે ગમે એક વિશ્વાસ રાખવા, એ સર બીજું કાંઈ આપણે સમજાયું નથી, પણ દ્રઢ વિશ્વાસ કે આ મહારાજ સ્વામી સત્પુરુષ આપણે અતિ ભલું કરવાના છે, કરી રહ્યા છે અને છોડશે નહીં. મહારાજ કે ભૂત છોડતું નથી તો અમે છોડીશું, ભૂત વર્ગે તો છોડતું નથી અમે છોડીશું. એટલે એ તમે જે ઘોડો હોય ને, ઘોડો ગમે અમે કરીએ પણ એની આંખમાં આપણે આંકી નાખીએ બધું મૂકી દે. એટલે મારે કે તમે પોતે છોડાવો પોતે, તો પછી વાત જુદી છે, પણ ભગવાન છોડવાનું નથી. અને એમનામાં હેર જે કરવું આપણે આજ્ઞા પાડીએ, બીજું કાંઈ અમને જોઈતું નથી. અને એ આજ્ઞામાં આપણું જ ભલું છે. દેખાય છે કે આપણે સ્વામી માટે આજ્ઞા પાડીએ છે, એમાં આજ્ઞા પાડીએ તો એમાં આપણું જ ભલું છે, આપણો જ લાભ થાય છે, મોક્ષને માર્ગે ઉપડીએ છીએ જઈએ છીએ બધું. એટલે ભગવાન આજ્ઞા પાડવાથી ભગવાન તમને પોતાની પાસે ખેંચે છે. આજ્ઞા પાડવાથી ભગવાન તમને પોતાને પાસે ખેંચે છે, બીજી કોઈ રીતે આપણે ખેંચાઈ એવી નથી. બીજા આડાવરી મારી પણ આજ્ઞા પાડીએ ભગવાન તો એ પાસે ખેંચે છે. અને એ આપણે દ્રષ્ટાંતો આપ્યા છે, આજ્ઞાને પતંગરૂપી દોરી આપણે પતંગ ચડાવીએ ગમે એટલું દૂર જાય, પણ હાથમાં દોરી છે આમ કે ડગે. અને મોટો પતંગો ઓલો કાલે સોપારી હતી એટલો મોટો પતંગ હોય પણ દોરી કટ ગમે એટલો કરો એક દોરો હાલે નહીં. તો જે આજ્ઞારૂપી દોરી છે એટલે આપણે આજ્ઞા પાડીએ, ભગવાનની આજ્ઞા પાડીએ. અને તમે પ્રીતિપૂર્વક પ્રેમથી પારો આજ્ઞા, સમજીને પારો કે એમાં માલ છે, બીજું કાંઈ ન સમજ પડે. આજ્ઞા પારો માલ છે એટલે ફિટ કરી લેજો. અને આજ્ઞાને નિશ્ચય આ જો હોય બસ ધામમાં જવા જતા સુધી કોઈ રોકે નહીં તમને.

આપણા બધા માટે છે. આવી રીતે રહેવાનું છે. અત્યારે હાઈ ફાઈ નહીં, આ સત્સંગની રીત છે. સત્સંગની રીત પણ બહાર પણ મળતો આવે. જે ખરેખર લગ્નમાં જોડાયા હોય એની વાત છે. મેરેજ ઇઝ એ સિક્રેટ સેરેમની. મેરેજ ઇઝ એ સિક્રેટ સેરેમની. ઇટ ઇઝ નોટ એ કોન્ટ્રાક્ટ બેસ્ડ ઓન બ્યુટી ઓર ક્વોલિટી. આમાં જ બધું ગોલોચા વળે. બહારથી રૂપ જુએ, ગુણ ના જુએ. પછી ગુણ ના જોઈએ તો એમાં બધી ઘણી તકલીફ થાય છે. ઇટ ઇઝ લાઈક એ સટલ થ્રેડ વિચ ઇઝ બોન્ડેડ ટુગેધર બાય લોયલ્ટી એન્ડ લવ. વફાદારી અને પ્રેમના નાજુક, વફાદારી અને પ્રેમના નાજુક રેશમ દોરીએ બંધાયેલું બંધન એટલે લગ્ન. વફાદારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને પ્રેમના નાજુક રેશમ દોરીએ બંધાયેલું બંધન એટલે લગ્ન. એટલે અત્યારે જે રીતે ચાલે છે ને બધું, ધમાલમાં કાંઈ બરકત નહીં. એક એક દિવસ બહુ બહુ તો 3 મહિના ચાલે અને છૂટા. આપણે આ પ્રમુખ મંડપ અને બાજુમાં ઠાકોરજી છે અને એની સાક્ષી આપણે બધું આ કરીએ છીએ, એટલે છેઠ સુધી છેલ્લા શ્વાસ સુધી રાખવું, તોડફોડ ના કરવું. તોડફોડ જોડ બધું સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા. સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા, જીવનની દરેક ક્ષણે એકબીજાની સાથે ઊભા રહેવાની પ્રતિજ્ઞા એટલે લગ્નનું પવિત્ર બંધન. સુખ દુઃખ ત્યાં મન ઊંચું થઈ જાય અને છૂટાછેડા થાય. એટલે આપણે આ છે ને સત્સંગની રીત છે. સત્સંગ આત્માનું જોડાણ છે, એટલે એ બધું રૂપ ઉપ બધું કાંઈ જોવાનું નહીં. સ્વભાવ થોડા નડે, સ્વભાવ પણ દાબી દેવા. આપણે જે જોડાયા છે એની રીતે એકબીજા સાથે જીવન પર્યંત રહેવાનો બે વ્યક્તિઓએ કરેલો નિર્ધાર એટલે લગ્ન. એકબીજા સાથે જીવન પર્યંત રહેવાનો બે વ્યક્તિઓએ કરેલો નિર્ધાર એટલે લગ્ન. લગ્ન એ એકબીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા છે. એકબીજા કહે છે ને, તમને શું શોધીએ છે? પુરુષ હોય એ બેસ્ટ વાઇફ શોધે છે, અને સ્ત્રી હોય એ બેસ્ટ હસબન્ડ શોધે. પણ એવું ના જોઈએ, આઈ વિલ બી બેસ્ટ હસબન્ડ અને આઈ વિલ બી બેસ્ટ વાઇફ. એ રીતે તો અખંડ સામે ઈચ્છા રાખે. પણ તમે કેવા છો એ ગણતા નહીં. તમારે સારે આઈ વિલ બી બેસ્ટ હસબન્ડ અને સામે આઈ વિલ બી બેસ્ટ વાઇફ. એ રીતે નભે, ઠેઠ સુધી નભે. લગ્ન એકબીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા છે. વફાદારી એટલે જીવનની દરેકે દરેક વસ્તુ અને દરેકે દરેક ક્ષણ પ્રેમથી એકબીજા સાથે વહેંચી તે પતિ પત્નીએ જીવનની આનંદ અને દુઃખની પ્રત્યેક ક્ષણને એક સાથે ઊભા રહીને વફાદારી જોઈએ. એ જ એમની ફરજ છે અને એ જ એમનો અધિકાર છે.
Sri Swaminarayan Bhagavan Ni Jai. Swaminarayan Hare Swami Vat Kari Jai. Satsang Thai Tena Dukh Rai Ni. Te Satsang Te Shu Ye Atma Ne Paramatma Ye Bed Chhe. Apu Tattva Gnan Paas Tattva Chhe. Ema Brahma Ne Parabrahma. એ અનાદિના છે અને વિશિષ્ટ છે અને બીજા તત્વ બધા એને લીધે છે. તો મહારાજે કહ્યું સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. ખરેખર ઉપર ઉપરનું આપણને જેમ છે એમ નહીં, ખરેખર સત્સંગ થાય એને દુઃખ રહે જ નહીં. સત્સંગથી એવી સમજણ આવે છે કે જે બધો બધી દુઃખ સુખ આપણામાં રહ્યા છે બેલેન્સ કરી આપે. તે એટલે સત્સંગ ખરેખરો થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું જે આત્મા અને પરમાત્મા એ બે જ છે. આ બે તત્વને આધારે બીજા બધા તત્વ રહે છે. અને આ તત્વ છે બહુ ટકી રહ્યા છે અથવા તો અસ્તિત્વ ધરાવે છે. પણ આ બે ના હોય તો કંઈ રહે જ નહીં. આત્મા પરમાત્મા ના હોય કાંઈ રહે જ નહીં, બધું શૂન્ય થઈ જાય.

0: પણ આ બે તત્વને લીધે બધું અનાદિના છે. એને માયા કોઈ દિવસ અડી જ નથી, નિર્લેપ છે, સદાય નિર્લેપ છે. તે એને લીધે આ બધું સત્સંગ ચાલે છે. સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું, જે આત્મા અને પરમાત્મા એ બે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, નિરંતર મારા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે. મારા સારી વાત છે, નિષેધ નથી, પણ એના કરતાં સમજણ અને સ્વામીની વાતોમાં બધું ઘણે ઠેકાણે સમજણ જ આપી છે. અને સમજણથી એવું ડેવલપમેન્ટ થાય આપણા અંતરમાં કે બધું બેલેન્સ થાય, સુખ દુઃખ જે આવે એને બેલેન્સ કરી આપે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનની મૂર્તિને ચિંતામણી કઈ છે? ભગવાનની મૂર્તિને ચિંતામણી કઈ છે તેમ સમજાવવાનું છે કે નથી? હવે ખરેખર ભગવાનની મૂર્તિ ચિંતામણી છે એવું સમજાવવાનું કે નથી એ પ્રશ્ન છે. અને સમજાવવાનું હોય તો ભગવાનની મૂર્તિને ચિંતાવણી કઈ છે તેમ સમજાવવું છે કે નથી એ પ્રશ્ન ઉત્તર કર્યો છે. ચિંતામણી તો ખરી, પણ બાળકના હાથમાં છે, આટલું જ છે. ચિંતામણી ખરી, બાળક એની કિંમત શું કરે, અને જે ઝવેરી હોય એની કિંમત શું કરે? બેના હાથમાં ચિંતામણી, બેના હાથમાં, પણ સમજણમાં કેટલો ફેર હોય છે. એટલે તો આપણે ચિંતામણી ખરી, પણ બાળકના હાથમાં છે, એટલે આપણે કાંઈ સમજતા જ નથી એ વાત થાય. ચિંતામણી તો ખરેખરી છે. ભગવાન ચિંતામણી કઈ છે એટલે જે ધારે તે થઈ શકે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સ્વરૂપનિષ્ઠા છે અને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજા સાધન તો બીજાને ઠેકાણે છે, જાનને ઠેકાણે છે. ને વળી સમજણ છે એ તો સર્વે, એ તો બસે બખ્તરિયાને ઠેકાણે છે. ને વિષય છે એ તો એક બારવટીયાને ઠેકાણે છે. સ્વામીએ કેટલી સરળ વાતો છે, ગાઢ તત્વજ્ઞાન બધું, પણ આપણને સમજાય, બધાને સમજાય, બાળકને સમજાય એ રીતે સ્વામીએ વાત કરી છે. સ્વરૂપનિષ્ઠા અને મહિમા છે એ તો વરને ઠેકાણે છે. સ્વરૂપનિષ્ઠા ને મહિમા એ બે વરને ઠેકાણે છે, એટલે એમાં બધું આવી ગયું. એટલે વર રાજા ભલે એક જ દિવસનો રાજા હોય, પણ બધી કમાન્ડ અને બધા માણસો એની પાછળ રહે. ને બીજા સાધન છે તે જાનને ઠેકાણે છે. જાન અહીંયા તો કેટલા બધા હોય, એક બે ના હોય તો ચાલે, અને પાંચ છ ભરી ગયા તો એ ચાલે. એટલે પણ વર રાજા હોય એ તો એને લીધે બધી શોભા છે, બધા માણસ એને લીધે ટકે છે, આવે છે. એટલે સ્વામી બધી કેટલું સ્પષ્ટ કરી આપે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સત્પુરુષને સંબંધે કહીને જીવને સંસ્કાર થાય છે. સત્પુરુષ મળે એટલે ધામધાઈને મુક્ત એકાંતિક ભક્તો હોય એને મળે તારે મારે સત્પુરુષ સંબંધે કહીને જીવને સંસ્કાર થાય છે. તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામધામ પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. કેટલી બધી અનંત જન્મથી ભટકીએ છીએ, અનંત પાર આવે એમ નથી. અને આ આ જન્મે જો પ્રગટ ન મળ્યા તો આવી રીતે આપણે જન્મ ખોવાત તે પ્રગટના સંબંધે એક જન્મે કે બે એક જન્મે પણ ભગવાનના નામ પર કેટલું બધું આટલા અનંત જન્મથી એક બે કે બે જન્મ કરી નાખ્યું, કેટલું બધું મહિમા, કેટલું બધું પ્રતાપ સ્વામી મહારાજને છે. તો એમને એટલે આપણે મનમાં ધારું, આ સહેજે ઉદાસીનતા ફરવું નહીં અને મને કાંઈ મળ્યું નહીં આ ને એ બધા રોદળા વેળા મૂકી દઈને પ્રગટનો સંબંધ આનંદ જન્મને પંજામાં લઈને એક બે જન્મમાં મૂકી દીધા. એક બે જન્મમાં તો પાર પડશે કે કેવી રીતે પાર પડે? મોક્ષ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, સર્વકર્તા છે, એના સંબંધને એના ચરણે બેસાડી દેશે. નહીં તો આપણે તો આ ચાલુ જ રથ તેની વિકતી છે, એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે, મારી સાધુ બહુ સારા છે એમ બોલે. જો યોગી બાબા ઘણી વાર વાત કરતા અસંત તો બહુ સારા રહે, ખરા કલ્યાણ કરનાર, એટલો જ ગુણ લેશે તે બ્રહ્મ બોલે વાસ પર. એટલે આપણે બળમાં રહેવું, ઉદાસતા સેવીની, અને આ મળ્યું ના મળ્યું આ બધા દેહના બધા લફરા એ મૂકી દેવા અને આ પ્રાપ્તિનો વિચાર કરે કર. એવી મોટી પ્રાપ્તિ થઈ છે એમાં બધું એ પ્રાપ્તિના વિચારમાંથી બધું જ થશે. તેની વિકતી જે એનું દર્શન થાય, એનું ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે, મારી સાધુ બહુ સારા છે એમ બોલે, ને એને અનજળ આપે ઇત્યાદિક સંબંધ થાય. એમને તો કંઈ જોઈતું જ નથી, જે અનંત બ્રહ્માંડ ચલાવે છે એને શું. પણ આપણે અહીં આવીને મનુષ્ય દેહ ધરીને બધું માગે, બધું એ ગ્રહણ કરે છે, માગતા નથી. પણ આપણને દેખાય કે માગે છે, આ ધર્માદો કરે છે ઇત્યાદિ. અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામ ન પામે. કેટલી ક્યાં આપે એક દહી જમાડે, ફળ ફૂલ ગ્રહણ કરે, ધામને અનંત અબજો મૂલ્યાંકન કરીએ તો ધામ અક્ષરધામ તો અનંત અપાર ડોલર ને રૂપિયા ગણતીમાં આવે. અને તો એક ફળ જમે અને એની સામે કેટલું મોટું ફળ આપે છે. એટલે ટૂંકમાં આપણે સંબંધનો આપણે સંબંધ થયો છે તે બળમાં રહેવું. એવો પ્રગટનો સંબંધ બળવાન છે અને પરોક્ષના સંસ્કારનું ફળ તો એ છે જે ખાવા મળે, દેહ સાજો રહે ને લોકમાં અબરૂ ધર્મ રહે, એ પરોક્ષના આશ્રયનું ફળ છે. એટલે કે હા, આ તો સામાન્ય જે કર્મ કરે એવું ફળ મળે, એટલે જીવા કર્મ હોય એટલે પણ બધું નાશન છે, તુચ્છ છે, એ ફળનું કોઈ કિંમત નહીં. પણ જો ભગવાનનો સંબંધ પામે તો કેટલું મોટું. ક્યાંથી ક્યાં એક વીરો ભગત હતા તો મહારાજના સંબંધ પામે એટલી બધી ભક્તિ, એટલું બધું. મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ આ વીરો ભગત કોણ છે? તમે એને પૂછીને કોઈને ધામમાં લઈ જાઓ અથવા રાખો, એને પૂછીને વીરો ભગતને પૂછીને ધામમાં લઈ જાય કે ના લે એને, તો આ વીરો ભગત કોણ છે? તો મહારાજ કહે કે હું જતો તો તે ઘાસનું થુમડું એ ઉખડી ગયું, આવીરો ભગત, કેટલું બધું શબ્દ, કેટલી યોની કપાઈ નાખી, અને ક્યાંથી જો તો ભગવાનનો સંબંધ એવો છે, એટલે એ આપણને ભગવાન મળ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વિષયમાં તો વૈરાટ પ્રધાન પુરુષ સુધી સર્વે ગોથા ખાય છે. બધા દેહના ભાવો, દેહના ભાવો એટલે માયાથી પર ના થયો કહેવાય, એટલે આ વિષયમાં બધી પદવી મોટી છે પણ આ ગોથા ખાય છે, વિષયમાં ગોથા ખાય છે. વિષયમાં તો વૈરાટ પ્રધાન પુરુષ સુધી સર્વે ગોથા ખાય છે પણ અક્ષરધામમાં વિષય નથી. સ્વામી અક્ષરધામ વિષય નથી, ધામ નવીન મુક્ત, અને એક એક મુક્ત કેટલા સમર છે, અનંત અનંત બ્રહ્માંડોને ચલાવે એવા છે, પણ એટલે એ અક્ષરધામમાં વિષય નથી. એટલે બધું કટ કરીને સીધું ત્યાં તો સંબંધમાં જો ગુદાને યોની નથી, અને એ માટે તો બધું કરે છે, બધા બધા ગોથા ખાય છે, પણ એ બે વસ્તુ નથી તો કોઈ કાંઈ વિષય નથી, એટલે કાંઈ નથી બધું. એટલે મહારાજ સ્વામીની વાતમાં આવે છે, એટલે આપણે મુક્ત છે, ધામધામ મુક્ત છે, મુક્તની પંક્તિમાં આપણે ભરવું છે અને દ્રઢ રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ.

परम पूज्य स्वामी श्री जेटला जगत थी उदासी छे एटला ज पोते भक्तों साथे उल्लासी पण छे। स्वामी श्री आपड़ा सखा छे ए प्रकरण में आपणे जोई रह्या छे कि स्वामी श्री केवी हळवाश थी हरिभक्तों साथे संतो साथे वर्ती शके छे। સ્વામીશ્રીએ આધ્યાત્મના શિખરે બિરાજમાન છે, છતાં પણ એ આધ્યાત્મિકતા એ સ્વામીશ્રીને ક્યારેય દબાવી શકતી નથી। સ્વામીશ્રી આધ્યાત્મને ક્યારેય બોજારૂપ સમજતા નથી। આવા ગહન આધ્યાત્મના યાત્રી, જ્ઞાની, અનુભવી હોવા છતાં પણ પોતે એકદમ હળવાશમાં પોતે રહી શકે છે। શ્રીજી મહારાજે પણ મધ્યના તેરના વચનમાં વાત કરી કે મારા વિશે જ્ઞાન છે છતાં પણ એનો મને ભાર નથી। મહારાજ કહે કે મારા વિશે ત્યાગ છે, વૈરાગ્ય છે, મને બ્રહ્મપણાનો અનુભવ પણ છે, સ્થિતિ છે, છતાં પણ મને એનો ભાર નથી। જ્યારે માણસે સાચી આ બ્રહ્મજ્ઞાનની વાત પકડાય ત્યારે પોતે ગંભીર કે એકદમ આમ સ્તબ્ધ નથી થઈ જતો, એ પોતે સામે એનાથી વધારે પ્રસન્ન થઈ શકે છે। બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા, ગીતામાં કીધું કે જે બ્રહ્મભૂત થાય છે, બ્રહ્મરૂપ થાય છે, એ પોતે પ્રસન્ન રહી શકે છે, પ્રસન્ન ચેતા। એટલા માટે જે સાચા અર્થમાં આધ્યાત્મિકને પામી શક્યો છે એના જીવન પોતે હળવાશ અનુભવાય છે, એના સંગમાં બીજાને પણ હળવાશ મળી શકે છે। સાચો જ્ઞાની ખુલ્લા દિલે હસી પણ શકે છે, હસાવી પણ શકે છે। એ સ્વામીશ્રીના જીવનમાં આપણે જ્ઞાનના નાના મોટા પ્રસંગો દ્વારા આપણે જોયું સ્વામીશ્રીની આ જે હળવાશ છે એ આપણે ક્યારે એને બાલિશતામાં આપણે ના ખપાવી દઈએ। ગઈકાલે આપણે કેટલા પ્રસંગો જોયા, સ્વામીશ્રી આવી સ્નાન લીલા કરી, સ્વામીશ્રી ક્યારેક જોક્સ પણ કહે છે, સ્વામીશ્રીને હાજરીમાં પણ જોક્સ કહી શકાય છે। આવા તો ઘણા બધા પ્રસંગ આપણે જોયા, ક્યારેક કોઈક અજાણ્યું હોય, સ્વામીશ્રીના જીવનમાં કદાચ પરિચિત ન હોય, નવા પ્રસંગો સાંભળે તેવું લાગે કે આવા ગુરુ, એમની હાજરીમાં આવું બધું થાય છે, બાલિશ તેમાં ખપાવી દે। પણ બાળ સહજ નિર્દોષતા, બાળ સહજ નિખાલસતા અને બાલિશ તેમાં બહુ મોટો ફેર છે। સ્વામીશ્રી પોતે બાલ સહજ છે, એમનામાં બાલ સહજ નિખાલસતા છે, નિર્દોષતા છે, એની કસોટી કોણ કરી શકે? બાળકો, બાળકો સાથે બાળકોને એક પળ માત્ર માટે પણ કૃત્રિમતા, આવો દંભ એ લોકો પાલવી શકતા નથી, પસંદ નથી। સ્વામીશ્રી બાળકો સાથે પણ એટલી જ હળવાશથી અને ખુલ્લા હૃદયથી રમી શકે છે, રહી શકે છે, બાળકો બાપાને સ્વીકારી શકે છે, આનાથી મોટો અને સબળ પુરાવો કયો કે સ્વામીમાં પણ આવી બાળ સહજ નિખાલસતા છે, નિર્દોષતા છે। સ્વામીશ્રીમાં વિવેક પણ છે, ક્યારે કોની સાથે કેટલા પ્રમાણમાં કેવી રીતે કેટલી હદે આવી ગમ્મત કરવી, કેટલી હદે ક્યારે એ ગમ્મત મસ્તીમાં પણ જોડાઈ જવું, ભળી જવું, ક્યારેક એવો પ્રસંગ હોય કંઈક બહારના માણસો આવ્યા હોય, કદાચ કોઈને અવળું પડવાનું હોય, સ્વામીશ્રી તરત ગંભીર પણ થઈ શકે છે। સ્વામીશ્રીના વાત વાતમાં આત્મા પરમાત્માની વાત સહેજે સહેજ આવી જાય છે, એટલે પોતે ગંભીર નથી થઈ શકતા એવું પણ નથી, પણ એ ગંભીરતામાં, એ આધ્યાત્મિકતામાં એ પોતે સ્તબ્ધ નથી થતા, પોતે હળવાશથી બીજાને પણ હળવાશમાં લાવી શકે છે, આપણને એક બહુ મોટી કરામત છે। ગહન વાતને પણ તમે હળવાશની રીતે મૂકી શકો, આપી શકો, પીરસી શકો, જેથી આવા નાના નાના બાળકો, યુવાનો પણ એના માટે પણ સહજ રીતે ગ્રાહ્ય બને। 2001ની સાલમાં જ્યારે સ્વામીશ્રી પાસે રઘુરાય આવેલા, એની વાત આપણે રવિશ્રીમાં કરેલી, કેટલા મોટા પોતે ફોટોગ્રાફર છે, મેગ્નમ ગ્રુપના પોતે સભ્ય છે, ઇન્ટરનેશનલ પોતે લેવલના આવા છબીકાર છે, જ્યારે 2001ની સાલમાં બાપાના કેટલાક ફોટોગ્રાફ લેવા માટે આવેલા, એક ફ્રેન્ચ મેગેઝિન જીઓ એમના દ્વારા પોતે અહીંયા ભારત આવવાનું થયું હતું, એમને
ભારતની ભૂકંપ પછી જે પરિસ્થિતિ હતી અને ભારતનો લોકમાનસ કેવું સુદૃઢ છે, આવા ગમે તેવા ભૂકંપમાં પણ પોતે ફોટો રમૂજ કરવાનું મન ના થાય, કંઈક ઉપદેશ આપવાનું મન ના થાય. બાપાની હળવાશમાં પણ ગમતમાં પણ સહેજે સહેજ બાપા પોતે આધ્યાત્મિક પાછળ પણ કંઈક વાત આવે, નીચે ઉતરે ત્યાં સુરેશ બદલીવાળો છે ત્યાં પણ કંઈક રમૂજ કરે, સ્મૃતિ મંદિરે જાય કે મારે ફોટો પાડવા છે. અને એ જે બાપા જ્યાં જ્યાં જાય રઘુબાવડા સાથે ત્યાં રમૂજ થાય, નીચે પેલો સુરેશ પટલીવાળા બાપાને કંઈક સ્મૃતિ આપે, હરિભક્તો સંતો સાથે પણ કંઈક નાની મોટી વાત થાય, હર્ષદય રાણા હોય, આમ એટલા બધા હસવાના બધા પ્રસંગો બની ગયા. રઘુરાય નીચે ઉતરે છે અને એક જ આમ એના મોઢામાં કે બાપા

પછી બહુ મુદ્દા જે વાણી દ્વારા જે એમનું જે શ્લેષ હોય, વ્યંગ હોય, કોઈને દુઃખ થયું નહીં, પણ આમ સહેજે સહેજે બોલી જાય, કોઈને ના સૂજે બાપાને સૂજે, અને અમુક બહુ જ ગંભીર વાતાવરણ થઈ ગયું પણ એ પણ એકદમ હળવાશમાં પલટાવી શકે એ બાપાને એક સહજ સૂજ છે. આ હળવાશ એ મિત્રતાનો એક સખાભાવનું એક પ્રથમ લક્ષણ છે. પણ મિત્રનું એક બહુ જ મોટું અને આગવું લક્ષણ એ છે ટ્રસ્ટ, વિશ્વાસ. મિત્ર સાથે જે વિશ્વાસનીયતા જે બંધાય છે એ બહુ જુદી પ્રકારની વિશ્વાસનીયતા હોય છે, ટ્રસ્ટ વર્ધીનેસ. જે વાત કદાચ આપણે કદા આપણા માતા પિતાને અથવા તો કોઈ બીજા આપણા સગાવાલાને, કદાચ પતિ પણ પોતાની પત્નીને વાત ના કરે, પત્ની પોતાના પતિને વાત ના કરે, એ પોતાના ભાઈબંધને પોતાના બહેનપણીને વાત કરી શકે છે. આપણે જે ડીપેસ્ટ સિક્રેટ્સ, સૌથી આમ ખાનગીમાં ખાનગી વાત, આપણી સૌ એકદમ ગુહ્યતમ વાત, આપણી જે સફળતા છે, અમુક જે નિષ્ફળતા હોય છે, આપણી ચિંતાઓ હોય છે, આપણા જે અંતરમાં જે ભય હોય છે, આ બધી વાત આમ એકદમ ખુલ્લા દિલ આપણે કોને કરી શકીએ છીએ? આપણા મિત્રને. એમ આજે લાખો હરિભક્તો સ્વામીશ્રી આગળ હૃદય ખુલીને બેસે છે, નિષ્કપટ થાય છે, પોતાના જીવનની જે સૌથી કદાચ ઊંડામૂંડની જે સમસ્યાઓ છે, વિકટ જે પરિસ્થિતિઓ છે, પોતાના અંતરના જે વિચારો જે બહાર કોઈ નથી કહી શકતા, પોતાની સ્વભાવની વાત, દોષની વાત, વાસનાની વાત, વિચારોની વાત, વિકારની વાત, સ્વપ્નની વાત, પાપોની વાત, આ બધી વાત સ્વામીશ્રી આગળ પોતે રજૂ કરી શકે છે. નિષ્કપટ થવું ને બહુ મોટી વાત છે. આધ્યાત્મ સાધનામાં આ બહુ એનું બહુ મહત્વ બતાવે છે સ્વામી ગણાતીયાન સ્વામી, કે નિષ્કપટ થયા વગર ભ્રમૃત થવાશે નહીં, અંતરાય તમે ટાળવો પડે. સખા સખા વચ્ચે ક્યારે કોઈ અંતરાય નથી હોતો, કોઈ ડિસ્ટન્સ નથી હોતું, સખા વચ્ચે એકદમ ક્લોઝનેસ હોય છે. એટલા માટે આપણે સહજ રીતે એને આપણે અંતરની વાત કરી શકીએ છીએ. સ્વામીશ્રી આગળ આજે લાખો હરિભક્તો હૃદય ખુલીને બેસી શકે છે, આમ જીવન ખુલી મૂકી દે છે. આ કેટલી મોટી વાત છે. ગુણાતીત સત્પુરુષ વગર આના માટે કોઈ શક્ય જ નથી. સામેવાળાની પણ પાત્ર

0: હરે.
1: મહારાજ સામે યાદ કરજે, બાબા ભેગા છે, બળ આપશે. અને એ આધ્યાત્મિક સાધનાના આમ ઉત્તમ માર્ગદર્શનની પદે બહાર જાય છે. આવા પુરુષ જ્યારે મળે ત્યારે આપણે કેટલી આમ રાહત થઈ જાય. આમ મનમાં જેમ રાત દિવસ જેમ ગઢમાં થયા કરે, મૂંઝવણ થયા કરે, બાપા રજૂ કરે કે ના હું કરી શકીશ, હું ખરાબ નથી, હું પણ જીવનમાં ભૂલ કરી બેઠા, વાંધો નહીં, ઊભા થઈ શકે, નાઈન ધોઈને પાછા પર આમ ચાલવા માંડે, બાપા આપણા સાથે છે, હાથ પકડીને ચાલશે સાથે. આવી જે રાહત છે એ બહુ જ મોટી વાત છે. એ સાંઈ બાપા એ રાહત આપને પૂરી પાડી શકે છે. બધી વાતો સ્વામી આગળ પણ આવે છે. છોકરા છોકરી, મોટા વડીલો, મોટા મોટા માણસો, રાજકારણી પણ પોતે મળી શકે છે. મોટા મોટા ઉદ્યોગપતિ, મોટી મોટી ભૂલો થઈ ગઈ હોય, મોટા મોટા રાજ, મોટા મોટા ધર્મગુરુઓ સ્વામી સાથે એકાંતમાં બેઠા છે. નામ દેવા એવા નથી, પણ મોટા મોટા સંપ્રદાયો ચલાવનારા હોય, ધર્મ ધુરંધર આચાર્ય હોય, આગળ 1008 લાગતું હોય, પણ એ લોકો સ્વામીશ્રી આગળ ખુલ્લા દિલે વાત કરી શકે છે. મોટા મોટા રાજકારણીઓ એકાંત જસ્ટ 1-to-1 સ્વામી અપન, બીજા કોઈ નહીં, વ્યક્તિ સાગર સ્વામી પણ નહીં ક્યારેક તો,

શું લખે કે આ પત્ર તમે જવાબ છે ને મારા ઘરે ના મોકલતા, મારા ઓફિસે મોકલજો, અથવા મારા બીજા કોઈ બેનપણીના ઘરે ત્યાં મોકલજો, ઘરે આવશે તો પ્રશ્ન થશે કે બાપાને પત્ર લખ્યો, શું લખ્યું? ઘરની વાત કહી દીધી. ઘર કરતા પણ વધારે ક્લોઝ આવા છોકરા છોકરી મોટા વડીલો પણ સ્વામીશ્રીને પોતાને માને છે. આ એક નિખાલસતા, આ સ્વામી બાપાની એક સામર્થ્ય છે કે હરિભક્તો ખુલ્લા સ્વામી આગળ જ પોતાના વિશે કદાચ મનુષ્ય આવતો હોય એની વાત પોતે ખુલ્લા દિલે કરી શકે. સ્વામી ઠપકો આપશે, શું કરશે? સ્વામી બહુ પ્રેમથી પણ સમજાવી શકે. કદાચ છોકરા છોકરીને મન થાય કે ભાગી જાઓ, લગ્ન કરી લો, બાપા પ્રેમથી કે. અને હરિભક્તો પાછા એવા ઓપ્શન બધા ખુલ્લા મૂકી દે કે સ્વામી તમે કહો તો લગ્ન કરો, તમે કહો તો નહીં કરો, તમે કહો તો ભૂલી જઈશ, તમે કહો તો ભાગી જાઓ, નહીં તો ભાઈ ઘરમાં મમ્મી પપ્પાને પૂછીને કરું. સ્વામી બાપા અવશ્યપણે લગભગ આ રીતે જ સલાહ આપતા હોય છે કે હરિભક્તોને માતા પિતાને ઘરે બધા રાજી રાખીને આપણે આગળ વધવું. તમને ખરેખર પ્રેમ હશે તો માતા પિતા સ્વીકારશે, સમજશે જ. તમારી ભૂલ થઈ ગઈ, હવે તમે જો ભૂલ સ્વીકાર કરી લો, સમયવાળાને પણ ગુણ આવશે, ભાવ આવશે. બાપા બહુ જ એકદમ વ્યવહારુ માર્ગદર્શન આપતા હોય છે. ક્યારે ભૂલ ચલાવી લેતા હોય, નબળાઈ ચલાવી લેતા હોય એવું પણ નથી કરતા. પોતે સામે ક્યારેક ટોકે પણ છે, પ્રાયશ્ચિત પણ આપે છે. એટલે આપણે એમ લાગે કે આપણી બધી ભૂલો બાપા આમ ચલાવી લે છે એવું પણ નથી હોતું, પણ સામે બળ આપે છે. અને એ રીતે પણ અમુક તો કેવું આમ જીવનમાં જે એકદમ કટોકટીના સંજોગો હોય, આપણે આમ કઈ દિશા પકડવી ખબર જ ના પડે, અને એક દિશા જો ખોટી આપણે પકડાઈ ગઈ તો આખી જિંદગી ભર પછી આપણે પસ્તાવાનો વાળો આવે એવું પણ કેટલાક નિર્ણયો હોય. જીવનમાં જ્યારે છોકરો પેલો હોય એમ એકદમ બરાબર જંકશન ઉપર આવી હોય, જીવન એવા એક જંકશન ઉપર આવી ગયું, ખબર ના પડે મારે આ લાઈન લેવી કે આ લાઈન લેવી, મારે દેશમાં રહીને ભણવું કે પરદેશમાં જઈને સેટલ થવું, મારે કઈ યુનિવર્સિટીમાં જવું, મારે ઘરમાં નજીક રહેવું કે પછી બહાર જવું, ડોમેટ્રીમાં રહેવું કે પછી ઘરમાં રહેવું, આ ધંધો કરો કે નોકરી કરવી, ધંધો એકલો કરો કે પાર્ટનરશીપમાં કરવી, નાની નાની વસ્તુઓ, ઘર નેવું લો કે ભાડે લેવું, સ્કૂટર લો કે ગાડી લો, નવું લો કે સેકન્ડ હેન્ડ લો, ઓપરેશન કરું ના કરું, અત્યારે કરું પછી કરું, પ્રાઇવેટમાં કરો સિવિલમાં કરો, આવા તો કેટલાય પ્રશ્નો સ્વામીશ્રી આગળ રજૂ થતા હોય છે. નિર્ણાયક પડો, નિર્ણાયક પળમાં પણ સ્વામી આગળ આવી રીતે રજૂઆત થતી હોય છે. કેટલો ટ્રસ્ટ છે, વિશ્વાસ એ સ્વામીશ્રીના પણ આવા કેટલાક પ્રસંગો દ્વારા આપણે જોવા મળે છે.

સાંઈ બાપા તો આવા તો કેટલાય કેટલી છાયાની રીતે પણ આપણા સખા બન્યા છે. સાંઈ બાપાના તો આવા ઘણા બધા ઊંડા ઊંડા પ્રસંગો પણ છે. એક મહારાજની વ્યાખ્યા પ્રમાણે પણ મહારાજ બાપા પોતે સાચા સખા છે. બાપા મહારાજ બહુ જ એક ઊંડી વ્યાખ્યા કરી છે સખાની. એક પ્રસંગ દ્વારા મહારાજે વાત કરી, એકવાર આખો એક હરિભક્તોનો સંઘ વડતાલ જઈ રહ્યો હતો અને માર્ગ થોડોક લાંબો હતો એટલે બધા થોડોક થાક્યા. એટલે મહારાજે કીધું ચલો થોડોક વિસામો લઈએ. એટલે ઝાડ નીચે આમ થોડોક આરામ કરવા માટે ગયા. ત્યાં ગયા નજીકને ઝાડને પેલો ગામડામાં તો પેલો ઓટો હોય ને, તો ત્યાં કોઈ કૂતરો પેલો આવી ગયો હશે અને બગાડી ગયો હશે. એટલે બધા છીછી કરીને કે અહીંયા તો નહીં બેસાય એમ કે બાજુના જ પેલા પછી કંઈક ઓટો હતો ત્યાં ગયા. મહારાજને સંતો ત્યાં બધા બેઠા. એ જ વખતે એક કૂતરો, જે કદાચ કૂતરાએ બગાડ્યો હશે એ જ કૂતરો કદાચ હશે, એ જ કૂતરો એક સસલાની પાછળ પડ્યો હતો. એટલે પેલું સસલું ભાગતું ભાગતું એ સભામાં વચ્ચે આવીને બેસી ગયું કે કાંઈ આમ આમ માણસો છે, પબ્લિક છે, એટલે આપણે અહીંયા સલામત છે. કૂતરોએ જોયું કે સસલું તો આપણા હાથમાંથી ગયું, એટલે કૂતરો પછી આમ નિરાશ અને પાછો ભાગી ગયો. આ એક મુદ્દો લઈને મહારાજ પછી વાત કરે છે. મહારાજ સભાને સંબોધીને વાત કરે છે કે આ કૂતરું છે એ સસલાનો દુશ્મન કહેવાય કે મિત્ર કહેવાય? બધા સંતો કે મહારાજ દુશ્મન કહેવાય, પાછળ પડ્યું છે ને જીવ ખાવા માટે, દુશ્મન જ કહેવાય? પછી મહારાજ કે પેલું જે ઝાડ છે જ્યાં પેલું કૂતરું બગાડી ગયું છે એનું મિત્ર કહેવાય કે દુશ્મન કહેવાય? કારણ કે કૂતરાને તો ઝાડ સાથે મૈત્રી છે ને, તો રાજો તેને તરત ટાંગ ઊંચો કરે, એને તો મૈત્રી જ છે એની સાથે. મહારાજ કે એવું નથી, તમે મિત્રની બરાબર વ્યાખ્યા સમજ્યા જ નથી. આ કૂતરું તો આપણે તો અહીંયા પેલા ઝાડ આગળ બેસવાના હતા, પણ કૂતરો આવીને ત્યાં બગાડી ગયું એટલે ઝાડને આપણો લાભ ના થયો, સંબંધ ના થયો, માટે કૂતરો એ આ ઝાડનો દુશ્મન કહેવાય. અને ઉપરથી આપણે એવું લાગે કે કૂતરો છે એ સસલાનો દુશ્મન છે, એની પાછળ પડ્યું છે, પણ પાછળ પડ્યું ને સસલું આપણી વચ્ચે આવીને બેસી ગયું ને, સંબંધ આપણો થઈ ગયો, માટે દુશ્મન નહીં પણ કૂતરો એ આ સસલાનો મિત્ર છે. જે ભગવાનનો સંબંધ કરી આપે એ મિત્ર, અને ભગવાનનો સંબંધ મિટાવે એ દુશ્મન. સ્વામીશ્રી પણ આપણા સાચે મિત્ર છે. આપણી સાથે આપણે ભગવાનનો યોગ કરી આપ્યો છે, ભગવાનનો ભેટો કરી આપ્યો છે. એક ખાલી નમૂના રૂપે એક પ્રસંગ આપણે જોઈ લે. સ્વામીશ્રી ગઢડા માતા માણુની સાલમાં એ વખતે બે સોની મહાજનના જે કુટુંબો એ સ્વામીશ્રી પાસે આવ્યા. એ લોકોને આરસ પરસના દીકરા દીકરીને લગ્ન લેવાના હતા. સ્વામીશ્રી પાસે પોતે તારીખ લેવા માટે આવ્યા કે આપ તારીખ આપો, મુહૂર્ત જોઈ આપો, તે પ્રમાણે આપણે તારીખ લઈએ. સ્વામીશ્રી તારીખ આપી અને પછી એ જ તારીખ એક સામાન્ય કંકુત્રીમાં લેખિત સ્વરૂપમાં મૂકી અને ત્યાં પછી ત્યાં એક વેવાય છે એટલે ઠાકુરજી આગળ ધરે છે અને ઠાકુરજી આગળ ધરી અને પછી સ્વામીને અર્પણ કરે કે સ્વામી અમારા વતી તમે આ કંકોત્રી સ્વીકારો, તમે અમારા આવી રીતે લગ્નમાં તમે હાજર થશો. પછી સ્વામી બાજુમાં વિરચંદ મોદી બેઠા હતા. મેં બાપા વિરચંદ મોદીને સંબોધીને શું કે આ પેલા ખરી ભક્તની વાત કરી કે આ બચુભાઈ છે તમારા ગોર કહેવાય, કેમ તમારા કુળના નાતીના આ ગોર કહેવાય? બચુભાઈ એકદમ આમ છોકલા પડે કે હાથ જોડી જાય, મહારાજ સ્વામી કે તમે અમારા ગોર છો, અમે કોના ગોર બની શકીએ, તમે અમારા ગોર. સ્વામી કે હા એ વાત સાચી કે આ લોકનું ભેગું ગોર કરી આપે અને ભગવાન સાથેનું ભેગું અમે કરી આપે. સ્વામીશ્રી કહે છે કે ભગવાન સાથેનો જે સંબંધ હસ્તમેળાપ એ કોણ કરી આપે? સ્વામી બાકી તો આપણા હાથ તો આપણે બીજા ઘણા બધાને આપ્યા હોય, પણ આપણો હાથ આપણો આમ કાંડુપ ઝાલી અને ભગવાનના ધામમાં પહોંચાડીને ભગવાનને સોંપે એવા સત્પુરુષ છે. સ્વામી બાપા આ રીતે પણ સાચા મિત્ર થયા છે. હવે તો ઘણા બધા સૂક્ષ્મ રીતે પણ આપણે સખાની આપણી વ્યાખ્યા કરી શકીએ, પણ ટૂંકમાં આપણે એટલું જાણી શકીએ છીએ કે સ્વામી સાચા અર્થમાં આપણે બધાને એક સુહૃદ બન્યા છે. આપણે તો કદાચ કેટલાને મિત્ર બની શકીએ જીવનમાં, આમ જે બેસ્ટ ફ્રેન્ડ કહેવાય, એમ જીગરજાન દોસ્ત, આપણે આમ લંગોટિયા હોય, એક થાળીમાં જમનારા હોય, એવા તો કેટલા આપણે મિત્ર હોય, એમ થોડા કંઈ ટોળે ટોળા હોય, એક કે બે માન માન, પણ સ્વામી બાપા એવા સુહૃદ છે. એટલે માટે ગીતામાં કહેવાયું કે સુહૃદ સર્વભૂતાનામ, જે સાચાત્મા સુહૃદ હોય, સુહૃદ એટલે જેનું હૃદય સારું હોય, શુભ હૃદય હોય, પવિત્ર નિર્મલ અંતકરણ હોય, એ સાચાત્મા સુહૃદ બની શકે છે. અને એ જ સર્વભૂતાના દરેક જીવ પ્રાણી માત્રને પોતે સુહૃદ સખા બની શકે છે. વિશ્વમિત્ર આપણે બધા કદાચ એકબીજાના મિત્ર બની શકીએ, પણ વિશ્વમિત્ર જેના માટે આખી દુનિયા કહે છે કે અમારા મિત્ર છે અને જે પોતે કહે છે કે આખી દુનિયા મારા મિત્ર છે, એવા સાચા સુહૃદ સ્વામી બાપા છે. ક્યારેક ક્યારેક પોતે કહી પણ દે છે કે આઈ એમ યોર ફ્રેન્ડ. વિવેક જૈન સ્વામી સાથે પોતે ઘણી વાર
84માં જ્યારે પરદેશ યાત્રામાં ગયા, પાછા આવ્યા, વિવેકજન સ્વામીને ઘણી વાર પોતે કહેતા કે શું હલો ફ્રેન્ડ, એમ બાપા કહેતા. આપણા ત્યાગ સ્વરૂપ સ્વામી છે, એમના પૂર્વાશ્રમના ભાઈ હરનીશ, બધા હરિ સંતો બધા એમને બાપા પણ એને ઋષિ કહે છે. સાઉથ આફ્રિકામાં છે બાપા, એને પણ એકવાર કીધું કે હાઉ આર યુ ફ્રેન્ડ, હલો આઈ એમ યોર ફ્રેન્ડ, એમ બાપા એને પણ વાત કરી હતી. એકવાર લંડનમાં હતા ત્યારે બે બાળકો બાપા પાસે આવ્યા, એક વિજય અને દેવેશ. બાપા સાથે ત્યાં રોજ સભામાં આવતા હતા. એકવાર એ લોકો પણ મૂળ સાઉથ આફ્રિકાના જ, ડર્બનના જ. એકવાર વિજય એકલો આવ્યો અને દેવેશ દેખાયો નહીં. એટલે સ્વામી બાપાએ સામેથી પૂછ્યું કે વિજયને કે દેવેશ ક્યાં ગયો, આજે દેખાયો નહીં. એટલે વિજય કહે છે કે, વિજય મોટો ભાઈ, એટલે વિજય કહે છે કે સ્વામી દેવેશ એના મિત્ર પાસે ગયો છે આજે. એટલે બાપા કહે કે એમ મિત્ર પાસે ગયો છે, તો એને કહેજે કે હું પણ મિત્ર છું તો મારી પાસે પણ આવે, મારે પણ એને મળવું છે. એ દેવેશ પણ બાપા સાથે એટલો મિત્ર બની ગયો કે ભાનુની સાલમાને દીક્ષા લીધી અને આજે અમેરિકામાં દેવવંદન સ્વામી તરીકે પોતે સેવા બજાવી રહ્યા છે શિકાગોમાં. આવા તો બાપા ક્યારેક પ્રસંગોપાત ઉલ્લેખ કરતા હોય છે કે હું તમારો મિત્ર છું. પણ દરેકે દરેકને આવો અનુભવ થતો હોય છે કે સ્વામી બાપા અપારા આવી રીતે બહુ જ નિકટના સંબંધ ધરાવે છે, આપણે એમની સાથે કોઈ અંતરાય નથી. આજે બધા કંઈ આપણે મિત્રતાની વાત કરી, આમ તો મિત્ર એવી વસ્તુ છે, બહુ અકળ છે, બહુ જ આમ તરત પામી શકાય એમ નથી. પણ સ્વામીના સંબંધને આપણે પામી શકીએ છીએ. સુરેશ દલાલે બહુ સુંદર એક કવિતા લખી છે કે તું મૈત્રી છે, એમાં મૈત્રીને કેટલીક વ્યાખ્યા લખીને છેલ્લે પછી પોતે કહે છે, પહેલાં પોતે એવું કહે છે કે તું થાક્યાનો વિસામો છે, રજડ પાટનો આનંદ છે, તું પ્રવાસ છે, સવાસ છે, તું મૈત્રી છે. પછી કહે છે, તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે, તું અહીં છે અને સર્વત્ર છે, તું મૈત્રી છે. પછી કહે છે છેલ્લે, તું સ્થળમાં છે અને પળમાં છે, તું સકળમાં છે અને અકળ છે, તું મૈત્રી છે. મૈત્રી તો ખરા અર્થમાં તકલાદી મૈત્રી નહીં, મતલબી મૈત્રી નહીં, પણ રિયલ ફ્રેન્ડશિપ. એ સાચા અર્થમાં જો મૈત્રી પામી હોય તો ખરેખર અકળ છે. પણ સ્વામીશના દર્શન આપણે થયા છે એમના પ્રસંગ દ્વારા, આપણા માટે હવે મૈત્રી અકળ રહી નથી. સ્વામીશના જીવન દ્વારા આપણે મૈત્રીના સાચા દર્શન થાય છે. તો આવા સાચા જીવના મિત્રને પ્રમુખ સાહેબ મારા અમે વંદન કરીને આપણે અહીંયા તમેવ સખાને આપણે વિરામ આપીએ છીએ. હવે આપણે આગળ વધીએ. બીજું હવે જે પાત્ર આવે છે, બીજું જે પાસું આવે છે સ્વામીશ્રીનું, એ છે વિદ્યા. તમેવ વિદ્યા, વિદ્યાનો મહિમા તો લોકમાં બહુ છે. ભર્તુહરિએ નીતિશતકમાં એક વિદ્યાના મહિમાનો એક શ્લોક લખ્યો છે કે વિદ્યાથી કેટલું મોટું મોટું કામ થાય છે. પેલા પોતે કહે છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્નમ ગુપ્તમ ધનમ. વિદ્યા ભોગ કરી યશસુખ કરી, વિદ્યા ગુરુણામ ગુરુ, વિદ્યા બંધજનો વિદેશ ગમને, વિદ્યા પરમ દૈવતમ, વિદ્યા રાજસ પૂજ્યતે નહીં ધનમ, વિદ્યા વિહીન પશુ. પોતે વિદ્યાના ઘણા બધા લક્ષણો બતાવે છે, પણ પોતે કહે છે કે વિદ્યા કેટલી મહાન વસ્તુ છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ. માણસનું સાચું રૂપ, અધિક રૂપ શું છે? વિદ્યા છે. પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ, એનું જે ગુપ્ત ધન એ પણ વિદ્યા છે. ભોગ કરી, યશ સુખ કરી, આપણે યશ કરનારી, સુખ કરનારી, એ પોતે વિદ્યા છે. ગુરુનામ ગુરુ, આપણે ગુરુ થઈ શકે એમ છે. બંધજનો વિદેશ ગમને, જ્યારે વિદેશ કંઈક દેશમાં ગયા હોય, અજાણ્યો દેશ હોય, ત્યારે આપણો કંઈક સાચો સ્વજન બની શકે છે. પરમ દૈવતમ, આપણા અંતરમાં જે દૈવત શક્તિનો સંચાર કરી શકે છે, એ પણ વિદ્યા છે. અને રાજ્યસુ પૂજ્યતે, મોટા મોટા રાજ્યસભામાં પણ આપણે સેના દ્વારા પૂજ્ય બની શકે છે? વિદ્યા ન ધનમ, ધનમથી નહીં, પણ વિદ્યા દ્વારા આપણે પોતે પૂજ્ય બની શકે છે. વિદ્યા વિહીન પશુ, એટલે કે જે માણસ વિદ્યા નથી એના જીવનમાં, જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, એ પોતે પશુ સમાન છે. આ વિદ્યાનો મહિમા છે. વિદ્યા દ્વારા, આપણું ભણતર દ્વારા પણ આપણો એક પરિચય આપવામાં આવે છે ને, આપણો મહિમા નથી વધે છે. કોઈ પણ માણસ સામે જ્યારે પરિચય આપીએ આપણે કે આ ડૉક્ટર છે, આ IAS ઓફિસર છે, તો સહેજે સહેજે આપણે એનો આમ જુદી દ્રષ્ટિ આપણે જોઈએ કે ઓ આ પોતે ડૉક્ટર છે, આવો સાહેબ બેસો, તમે આગળ બેસો, ખુરશીમાં બેસો. એમ આપણો પરિચય પણ આપણો વિદ્યા દ્વારા, આપણી ડિગ્રી દ્વારા, આપણું કંઈક ભણતર દ્વારા એ આપવામાં આવતું હોય છે. માણસને આપણે આદર, સન્માન, પ્રતિષ્ઠા એ વિદ્યા દ્વારા પ્રાપ્ત થતી હોય છે. ભણેલો માણસ અને અભણ માણસ સહેજે સહેજ જુદા પડી જાય. આપણે કદાચ એને
પ્રતિષ્ઠા આપે અને આદર આપીએ કે ના આપીએ, પણ વિદ્યા એક વસ્તુ છે, ભણતર સાચા અર્થમાં, પેલું ગોખી ગોખીને પેલા માર્ક્સ માટે ડિગ્રી લીધી એવી નહીં, પણ સાચા અર્થમાં પોતે જે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, ડિગ્રી નહીં ભણતર પ્રાપ્ત કર્યું હોય, એ માણસો જુદો જ પડી જશે. સામાન્ય લોકમાં પણ જે પણ કોઈક માણસ આમ થોડોક ભણેલો હોય ગણેલો હોય તો એનું જે ખાવા પીવાનું રહેવા કરવાનું તર જુદું જ પડી જાય. આપણે લાગે કે આ માણસ કંઈક પોલિશ્ડ માણસ છે, સંસ્કૃત માણસ છે, રિફાઇન્ડ છે, કલ્ચર્ડ છે. એમ જ્યારે આપણે પણ આવા સાચા પુરુષને આપણે પ્રાપ્તિ, એ પોતે આપણા માટે વિદ્યા છે. જેમ માણસ કોઈ વિદ્યા પ્રાપ્ત કરે અને એ જુદો પડી જાય છે, એને સજે સજે લોકમાં આદર પ્રાપ્ત થાય છે, એમ સ્વામી બાપા પણ આપણા માટે વિદ્યા છે. જ્યારે આપણે પણ સ્વામીના સંબંધમાં આવ્યા છે આપણે પણ ત્યારે જુદા પડી જાય છે. જેમ અભણ માણસ અને કોઈક ડૉક્ટર જુદો પડી જાય, એમ જે સ્વામીના સંબંધમાં નથી આવ્યો અને કોઈક સારો કાર્યકર હોય, સત્સંગી હોય, એ પણ તરત જુદો પડી જાય છે. સંતો પડી વાત કરે છે કે બેલ્જિયમમાં આપણે યુવક હતા અને એ વખતે એક જૈન આચાર્ય સુશીલ કુમાર મુનિજી જ્યારે સંપર્કમાં આવે છે અને જ્યારે ખબર પડે છે કે આ યુવક પોતે પરદેશમાં આવ્યા હોવા છતાં પણ પોતે માંસાહાર કરતો નથી, તરત જ બીજો પ્રશ્ન પૂછે છે કે તમે પ્રમુખ સાહેબના શિષ્ય છો, હવે માંસાહાર તો કેટલી બધી કેટલા બધા માણસો કરે છે, પણ તરત પૂછે કે પરદેશની ભૂમિમાં આવી રીતે ચુસ્તપણે કોઈક આવો નિયમનું પાલન કરતા હોય તો પ્રમુખ સાહેબ મારાનો જ યુવક હોવો જોઈએ. પ્રમુખ સાહેબ મારાના સંબંધમાં આવ્યા બીજા લોકો પાસેથી તરત જુદો પડી જાય છે. એના આમ પછી બીજી કંઈ વાત કેવી, એના માટે કેવું પણ રહે જ નહીં. સુરતમાં બે વર્ષ પહેલાં હતા ત્યારે હરિભક્તોનો પરિચય થવામાં થયો, નામ છે દુર્લભભાઈ, પોતે આપણે ચુસ્ત કાર્યકર પણ છે, પણ વિશ્વ હિન્દુ પરિષદમાં દક્ષિણ ગુજરાતમાં બહુ જ આગળ પડતા પોતે કાર્યકર છે. હવે જે પોસ્ટ પર પોતે આવ્યા તરત જ એ આમ તો જે પ્રગતિ કરવી ને પેલા રૂટ પ્રમાણે, એના બદલે તરત એ લોકોએ કે આ 3 વર્ષ વધુ પડે અને ટ્રેનિંગ વગેરે સુધી તમે કેમ પોસ્ટ આપી શકો છે, પોસ્ટને પહોંચ્યો કે આ માણસ 3 વર્ષની ટ્રેનિંગ વગર કેવી રીતે આટલી મોટી પોસ્ટ પર તમે મૂકી શકો છો. પ્રવીણ તગડે શું વાત કરી કે આ કોણ છે ભાઈ, તપાસ કરી ખબર પડી કે BAPS સંસ્થાનો આ એક મોટો કાર્યકર છે, ત્યાં પોતે વરાછામાં જ રહે છે સુરતમાં. એમને કીધું કે આ પ્રમુખ સાહેબનો છે ને, એને આપણી ટ્રેનિંગ આપવાની જરૂર નથી, પ્રમુખ સાહેબ મારે ઓલરેડી ટ્રેનિંગ આપીને જ આપણી પાસે મોકલો છે, એની ટ્રેનિંગ વગર પણ એ કામ બરાબર કરી શકશે. પ્રમુખ સાહેબ મારાના સંપર્કમાં કોઈ પણ માણસ જુદો જ પડી જાય. જોજો, આપણે હરિભક્તો હોય અને સામાન્ય માણસ હોય જુદા જ પડી જશે. સંતો તમે ઘણા બધા ઘરમાં જતા હોય ને, કોઈ હરિભક્તના ઘરમાં આપણે જઈએ અને એક સામાન્ય માણસના ઘરમાં જઈએ, તરત જુદું, પહેલાં તો સ્મેલ જુદી પડી જતી હોય છે. તમે ઘરમાં પ્રવેશ કરો ખબર છે કે આ લસણ વઘાર થયો છે, હવે સારી રસોઈ અને કાર્ય કરે સારું. અને સારા હરિભક્તના ઘરે તમે જાઓ ને તરત ખાવ પડી જાય કે આ હરિભક્ત, પહેલાં તો આમ ટીવી ઉપર કેટલી ધૂળ છે ખાવ પડી જાય, પછી કેવા ફોટો ટીંગાડ્યા છે ખાવ પડી જાય, શું વાંચે છે ખાવ, અને ઘરમાં પ્રકાશ આવે છે કે નહીં, અને સંતો આવ્યા છે એટલે જ પ્રકાશ ટેબલ પર મૂક્યું છે એ પણ ખાવ પડી જાય. સંતો આવ્યા છે એટલે જ પછી બધો પ્રકાશ ને જેવમી નિરખારે ને એ બધું મૂકવામાં આવે બહાર શો માટે, શો પીસ તરીકે, એ પણ ખાવ પડી જાય. એના ઘરમાં કેટલા કાર્યકરો છે, અધિવેશનમાં એને ભાગ લીધો છે કે નહીં, ઇનામ મળ્યું છે કે નહીં પણ ખાવ પડી જાય, યોગી શતાબ્દીમાં એને સેવા કરી છે કે નહીં, અમૃત માસમાં સેવા કરી કે નહીં, એ પણ ખાવ પડી જાય. બધું સંતો બહુ ચોક્કસ હોય છે, એક દ્રશ્યમાં બધું આખું ઘરમાં પામી જાય અને કઈ વાત કરી પ્રમાણે પછી વાત થાય, આરતી બધું થઈ જાય, તમને લાગે કે સ્વામી આમ જુદું જ તરી આવે છે, જુદો પડી જાય છે. કાર્યકર પણ જુદો કાર્યકર હોય પ્રમુખ સાહેબ મહારાજનો, એ આમ કેવો સ્માર્ટ લાગે, આમ આમ જુદો જ પડી જાય. એનું આયોજન શક્તિ, એની વિચાર શક્તિ, એનું આમ જે પ્લાનિંગ, એ તરત આમ એ બધા કરતા આગળ જ હોય. અમારે આપણે સ્ટડી સર્કલનું આયોજન થયું હતું અહીંયા 25મી તારીખે અને લગભગ આમ 1000-1500 પેલા બારના બધા વિદ્યાર્થીઓ આવેલા, બધા યુવાનો જ હતા, કોલેજ સ્ટુડન્ટ્સ હતા. એ વખતે આપણા છાત્રોના છોકરાઓ, આપણા જ અહીંયા યુવક મને કિશોર મનના સભ્યો બધા હતા, પણ કેવા સ્માર્ટ લાગતા હતા. એક તો પ્યોર વ્હાઇટ ડ્રેસ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ, અને BAPSનું પેલું વેસ્ટ, અને જો આયોજન કરે પેલો આમ તિલક ચણ કર્યો હોય, પેલો રજીસ્ટર કરે, પેલો અહીંયા પાણી આપે, પેલો આમ ટેબલ ગોઠવી દે, પેલો આયોજન જાહેરાત કરે, પેલું કીર્તન ગવાય, બધા લાઇનમાં ઊભા રાખે, આપણે આમ ગૌરવ થાય કે હો જો પ્રમુખ સાહેબના યુવક કેટલા સ્માર્ટ લાગે છે, પોલિશ લાગે. કેવું ના પડે, તમારે કોઈ જાહેરાત ના કરવી પડે કે પ્રમુખ સાહેબ યુવક છે, ખબર પડી જ જાય. એનું જે આયોજન હોય એમ, એની એક એક ખાલી બોલવાની રીત, એની જે વિનય, વિવેક, વ્યવહાર, એ જુદો જ પડી જાય.

આમ ગાતરી હોય, હાથમાં પોર્ટફોલિયો હોય અથવા પોટલું હોય, અને આમ ચાકડી કે બૂટ કે જે કંઈ પગરખા હોય, અને આમ નીકળે બહાર, ઇમ્પ્રેશન પડે, છાપ પડે કે આ પ્રમુખ સાહેબના સાધુ આવ્યા છે. જ્યાં ત્યાં ઊભા ના રહે, જ્યાં ત્યાં બોલે નહીં, કોઈની સાથે પણ એલફેલ વાત ના કરે, આમ પેલા પાનના ગલ્લાગરના ઊભા રહે, કોઈ સ્ત્રીઓ સાથે વાત ના કરે, પૈસા ના અડે, એ આમ એ જે આખું જે વર્તન જે સંતોનું છે. અને ક્યારેક અનુભવ થાય છે કે અમે ગમલું આયોજન કરીએ પણ સંતો અમારા કરતાં 2 ડગલા આગળ જ હોય, અને અમારા કરતાં સ્વામી 10 ડગલા આગળ હોય. પણ સંતોની આખી જેમ એ ક્યારે થઈ શકે છે? બાકી તો પહેલાં તો ક્યાં બધા સરખા સરખા જતા, બધા ગામડામાંથી આપણે અહીંયા આવ્યા છે, કંઈ આમ બહુ બધા MBA નથી થયા કંઈ સંતો. હા, 700 સંતો છે, થોડા MBA થયા છે બધા, એક એક થયો છે ને, એક અધૂરું મૂકીને આવ્યા હતા. પણ જે આયોજન શક્તિ, એ જે વિચારવાની શક્તિ, એ કોણ આપી શકે છે? સ્વામી બાપા, એમનું જે ટ્રેનિંગ છે એના આધારે સંતો પણ એવા ઘડાઈ જાય છે, એ પણ એવા પોતે તૈયાર થાય છે કે બધાને અનુભવ થાય છે કે પ્રમુખ સાહેબના કાર્યકર, પ્રમુખ સાહેબના હરિભક્ત, પ્રમુખ સાહેબના સાધુ, એ કંઈક જુદો છે. એના આધારે આપણી કિંમત વધે છે, જેમ આપણો પરિચય આપવામાં આવે અને એના આધારે આપણી કિંમત વધે ને. કંઈક અહીંયા માણસને આપણે પરિચય આપીએ, કંઈક માળનો માણસ આવે એને આપણે ઊભો કરીએ, અને આપણે કહીએ કે આ માણસ પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે. એટલું જ નહીં, ખાલી ફર્સ્ટ ક્લાસ તો આવી શકે, પણ એના આખા યુનિવર્સિટીમાં, આખા એના જિલ્લામાં, આખા ગુજરાત રાજ્યમાં એનો પહેલો નંબર આવ્યો છે. એટલું જ નહીં, પહેલો નંબર કદાચ 97 ટકાથી બનાવે, 100% એના પરિણામનો, અને કોઈ લાગભગથી નહીં, ચોરી કરીને નહીં. પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી એનો એક પણ માર્ક એક પણ વિષયમાં કપાયો નથી, 100એ 100% થ્રુ આઉટ રિઝલ્ટ. હવે એ છોકરાને MBBSમાં આપણે દાખલ કરીએ ચાલો, અને વિશ્વની જે સૌથી આમ નામદાર નામાંકિત કે યુનિવર્સિટી હોય, હાર્વર્ડ કે ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ કે યેલ, જે આપણે તમે ગણો, ટોપમાં ટોપ જે મેડિકલ કોલેજમાં આપણે દાખલ કરીએ, અને એમાં પણ જે સારામાં સારા વિશ્વભરના બધા મેડિકલ સ્ટુડન્ટ્સ હોય જ આ લોકો હાજર થાય, એમાં પણ આ મહિનો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલ મળે દરેક વર્ષમાં, MBBSમાંથી પણ MSમાં જાય, MSમાંથી FRCSમાં જાય, અને જે પણ કે આગળ સુપર સ્પેશિયલિસ્ટ પર થઈ શકે એ દરેક ક્ષેત્રમાં દરેક રીતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ 100એ 100% પરિણામ લાવે, અને એનો પરિચય આપણે આપવામાં કે આ ભાઈ આ છે. બીજું કે આગળ કેવું પડે એના માટે, પછી એની સાધના કઈ હશે, એ કેવી રીતે જીવન જીવતો હશે, કેવી રીતે વાંચતો હશે, અને બુદ્ધિનું સ્તર કેવું છે, એ આપોઆપ ખ્યાલ આવી જાય. વિદ્યા એનો પરિચય આપે છે, વિદ્યાના આધારે એની કિંમત વધે છે, એનો મહિમા વધે છે. સામાન્ય પટ્ટાવાળો માણસ કેટલું કમાતો હોય, અને આ માણસ કેટલું કમાઈ શકતો હોય, એની કિંમત વધે છે લોકમાં, સ્થૂળ રીતે અને સૂક્ષ્મ રીતે પણ. એમ સ્વામીશ્રીના સંબંધમાં આપણે આવ્યા, આપણી પણ કેટલી કિંમત વધી ગઈ. સામાન્ય પહેલાં તો આપણે જોઈએ છીએ આદિવાસી બધા માણસો બધા હતા, કોણ પૂછે લોકમાં, આમ તરછોડી આમ તુચ્છ ને તિરસ્કૃત જાતિ આખી હતી. પણ પોતે સ્વામીના સંબંધમાં આવ્યા, સત્સંગના બધા સત્સંગ અપનાવ્યો અને નિયમ ધર્મ પાલન કરવા માંડ્યા, તો સમાજમાં આપણે એલું પણ એક સ્થાન થયું. લોકો એ લોકોને આદરની દ્રષ્ટિથી જોવા માંડ્યા કે ના, આ લોકો જુદા છે. ભલે આદિવાસી હોય, ભલે કદાચ ઝૂંપડામાં રહેતા હોય, પણ સામાન્ય માણસ કરતાં આ લોકો જુદા છે. એ લોકોનું સહેજે આમ સાવ આમ સામાન્ય માણસ હોય, ગામડાનો માણસ હોય, પણ બાપામાં નિષ્ઠા છે, બાપા માટે સમર્પણ કર્યું છે. બાપાને મન આ બહુ મોટો માણસ છે. સારંગપુરમાં જ્યારે પણ કોઈક મોટા મોટા હરિભક્તો આવે, તો સામાન્ય હરિભક્તોનો બાપા પરિચય આપવામાં જ્યારે સંકોચ પામતા નથી. 2 વર્ષ પહેલાં ત્યાં બાપા વોકિંગ કરતા હતા સ્મૃતિ મંદિરે, એ વખતે તાજપુરના આપણા પુરુષોત્તમ દાસ કાકા, એ હરે એનું જાત જાતનું બધા પોતે બાપા આગળ લલકારતા હતા બધા દોહા અને સાકીની કીર્તનો. એ વખતે ખૂણામાં જે ઈશાન ખોરો છે ત્યાં મોટા મોટા હરિભક્તો બેઠા હતા, આપણે મનુભાઈ સિગેલ, પછી આપણે ચંદ્રકાંતભાઈ ડૉક્ટર, પછી કનુભાઈ મંબાસા, પછી હર્ષભાઈ રાણા, આપણા ઠાકોર કાકા, નવનીતભાઈ, શ્વેતકુંજ સ્વામીના પૂર્વાશ્રમના પેલા બનેવી થાય, આવા તો કેટલા મોટા દેશ પરદેશના મોટા મોટા કરોડોપતિ માણસ હતા અને ભણેલા ગણેલા. અને બાપા ચાલુ વોકિંગમાં એમને બધાને ઊભા રાખી દાસ કાકાનું કાંડું જાલી અને પરિચય આપે કે જો આ તાજપુરના અમારા હરિભક્ત છે, તાજપુર શાસન પ્રસાદનું ગામ છે, લોકો બહુ ભોગ આપ્યો છે, મોટું મંદિર થઈ રહ્યું છે. હવે તાજપુરના દાસ કાકાને કોણ પૂછે એ મોમાસા સુધી પહોંચી શકે, અમેરિકા સુધી પહોંચી શકે? પણ એટલો પરિચય થઈ ગયો, ફ્રેન્ડ્સ થઈ ગયા અંદર. પછી એક દિવસ તો તાજપુરમાં ખાસ બધા હરિભક્તોને આમંત્રણ આપ્યું, અને આ બધા મોટા મોટા ઠીમે ઠીમ જે સોનાની ડીશમાં જમનારા હોય એ તાજપુરમાં જઈને રોટલનો ઓળો ખાવા ગયા દાસ કાકાના આમંત્રણથી. આ સ્વામી પણ સંબંધમાં એમાં કિંમત વધી ગઈ, બાકી આપણે કોણ પૂછે સામાન્ય ગામડાના માણસોને. પણ બાપાને મને એવું નથી, હર્ષદાના આગળ પણ પેલો હીરો ભડવાડને પોતે બાપા પરિચય આપી શકે છે. હીરો ભડવાડની પણ કેટલી કિંમત વધી ગઈ, રઘુ ભડવાડ ઇન્ટરનેશનલ.

0: સારા થઈ ગયા છે ને કે નહીં. આજે સારંગપુરમાં કોઈ બહારનો માણસ આવે, દેશનો કે પરદેશનો, તરત પૂછે કે પેલો તમારો સરપંચ ક્યાં ગયો, રઘુ ભરવાડ લાંબી લાંબી મૂછવારો પેલો, એ પૂછે. ને બે સારંગપુરમાં ઠાકોરજી દર્શન કર્યા પછી બે જ વસ્તુ લોકો જોઈએ, એક તો ગૌશાળામાં નાગનાથ પાડો અને સારંગપુરનો સરપંચ રઘુ ભરવાડ. હરિભક્તો પરદેશના આવે, પછી આજે મારે ઘેર ને આ બધી વેબસાઇટ બધા ફોટા જોવાય, એટલે રઘુ ભરવાડ સાથે મારે ફોટો પાડો. ગયા વર્ષે બધા પરદેશ છોકરા આવ્યા, રઘુ ભરવાડ સાથે એક કિશોરે ફોટો પાડ્યો, વ્યક્તિગત ફોટો સેશન, અને ઓટોગ્રાફ લીધો. હવે એને લગતા પણ નહીં આવડતો હોય રઘુ ભરવાડને, પણ ઓટોગ્રાફ લીધો ગમે તેમ. તું મારા એ કિંમત વધી ગઈ. સ્વામી બાપાના સંબંધમાં આવ્યા એટલે આપણી પણ સહેજે સહેજે એ લોકમાં કિંમત વધે છે. આપણે વિચરણભાઈ મોદી છે અહીંયા, એકવાર બાપા એમને ઊભા કર્યા સભામાં, અને સીપી કાકાને પૂછ્યું બાપાએ, સીપી કાકા એટલે ચિત્રજનભાઈ, મોટા કથાકાર છે, સાધુને પણ સાધુની સાથે પોતે કથા કરી શકે એવી સુંદર એમની કથા વાર્તા છે. આજે બાપાએ એમને જેમ સંતો વિચરણ કરે છે એમ ઓસ્ટ્રેલિયા, પહેલાં તો આફ્રિકા પણ એમણે ખૂબ વિચરણ કર્યું, 4-6 મહિના પોતે વિચરણ કરે, વચ્ચે ત્યાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પોતે જાય વિચરણ કરવા માટે. એમને પોતે બે દીકરા સાધુ થવા માટે આપ્યા હતા, અને બહુ જ મોટા સમર્પણવાળા હરિભક્ત. લંડનમાં જ્યારે આપણે સોનો તોલા કરવાની હતી બાપાની, એમાં સીપી કાકા સીએમ કાકા મુખ્ય, આવા પોતે નિષ્ઠાવાન સમર્પિત જ્ઞાની હરિભક્ત. પણ બાપાએ સીપી કાકાને પૂછ્યું કે સીપી કાકા તમે નરસિંહ મહેતાને જોયા છે? તો આ વિરચંદ મોદીને જોઈ લો. બાપાએ વિરચંદ મોદી આમ સાવ હર સામાન્ય હરિભક્ત કહેવાય, એમ શું બોલતા આવડે, શું કથા વાર્તા કરતા આવે, પેલા પેલું શું કહેવાય આપણે પેલું છડી પોકારે બસ સ્વામી આવે ને, ઓ જય સ્વામી સ્વામી સ્વામી જય રાજાધી રાજ, એવું કરતા હોય. આપણે લાગે ગાંડા કાઢે છે, જે નથી સમજતા એને ગાંડા લાગે. પણ સ્વામી આપણને મન કેમની નિષ્ઠા છે, અનન્ય નિષ્ઠા છે, એટલે એમના માટે પણ એ બહુ જ મહત્વના છે. એટલે સીપી કાકા જેવા આગળને પણ એમની કિંમત વધી જાય. આવી રીતે વિદ્યા દ્વારા પણ સ્વામી શ્રી આપણા વિદ્યા છે, એમના સંબંધે આપણે પણ કિંમત એ વધી જતી હોય છે. બીજી એક વિદ્યાની વ્યાખ્યા આપણે જોવા મળે છે. વિદ્યા હંમેશા જ્યારે આપણને કંઈક પ્રતિક રૂપે જોવા મળે છે ત્યારે લોકો આમ એમ્બલમ સિમ્બલ તરીકે શું રજૂ કરે વિદ્યા માટે? તો દીવો રજૂ કરે. વિદ્યા એટલે જ્ઞાન, પ્રકાશ, વિદ્યાની જ્યોતિ, એવા બધા આમ સિમ્બોલ બધા હોય છે ને વિદ્યા માટે. કારણ કે વિદ્યા પણ આપણા માટે એક જ્ઞાન છે, એક પ્રકાશ છે, આપણા માટે પ્રકાશ પાથરે છે. આ બધા થોડાક સૂક્ષ્મ બધા અર્થો છે, પણ સમજવા જેવા અર્થો છે. આપણે સ્વામી બાપાને જીવન વધારે જાણવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો સ્વામી બાપા કેટલી કેટલી જુદી જુદી છાયામાં વિદ્યા પણ આપણી બની શક્યા છે. કોઈ પણ માણસ આગળ કંઈ વસ્તુ આપણે મૂકવામાં આવે છતાં પણ એ વસ્તુ ના દેખાય, એના 2-3 કારણ હોઈ શકે. વસ્તુ સામે જ છે છતાં પણ માણસ એ જોઈ શકતો નથી, 2-3 કારણ. એક કારણ તો એ કે એની આંખ જ નથી, પોતે પોતે અંધ છે. અથવા તો જો આંખ હોય, દેખી શકતો હોય, પણ આંખ બંધ હોય તો પણ ના દેખાય. આંખ હોય, દેખાતી હોય, ચાલતી હોય, પણ સામે વસ્તુ આંખ બંધ હોય તો શું કરું? કદાચ આંખ હોય ને ખુલ્લી પણ હોય છતાં પણ ના દેખાય વસ્તુ, જો અંધારું હોય તો. અંધારુંમાં તમને આંખ ઘણી પાવરફુલ હોય પણ વસ્તુ ના દેખાય. અને કદાચ વસ્તુ તમે દેખાય પણ ખરા, પણ એનાથી પણ એક આગળની વાત છે, એ વસ્તુ તમે ઉકેલી શકો, સમજી શકો, એ આગળની વાત છે. જ્ઞાન વિદ્યા એવી વસ્તુ છે કે આપણે આંખ આપે છે, અંધાપો દૂર કરે છે. અજ્ઞાનતિમિરાંધસ્ય અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શ્લાકયા. જ્ઞાન વિદ્યા એવી એક શ્લાકા છે કે આપણી આંખ ખુલી આપે છે. આપણી આંખ બંધ હોય અંધાપો દૂર કરી શકે છે. ચક્ષુન્મિલિતમ યેન, આપણી ચક્ષુ છે આંખ એ ઉન્મિલિત કરી શકે છે, ખોલી શકે છે. હવે તમે જો પણ ત્યાં છતાં તેમ છતાં પણ કદાચ અંધારું હોય તો ત્યારે પણ પ્રકાશની જરૂર પડે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે દ્રશ્યમ તમસી ન પશ્યતી દીપેન વિના સચક્ષુર અપી. કદાચ કોઈ સચક્ષુર હોય એટલે કે આંખ સહિત વાળો હોય, દેખી શકતો હોય, અને સામે દૃશ્યમ હોય એટલે કે ઇન્દ્રિય ગમ્ય વસ્તુ કંઈક હોય, છતાં પણ જો તમસી હોય અંધકારમાં હોય તો દીપેન વિના ન પશ્યતી. જ્યોત વગર, પ્રકાશ વગર વસ્તુ દેખાતી નથી. વિદ્યા આપણા માટે પ્રકાશ પાથરે છે, આપણે વસ્તુ ઉકેલી શકે છે. આંખ હોય, આંખ ખુલ્લી હોય, સામે પ્રકાશ પણ હોય તો પણ વસ્તુ આપણે ના પામી શકીએ જો જોવાની દ્રષ્ટિ ના હોય. મેની હેવ આઈઝ બટ વેરી ફ્યુ હેવ વિઝન. વસ્તુ તો છે, આંખ પણ છે, પણ દ્રષ્ટિ કદાચ કોઈ આપણી સમક્ષ કંઈક ઉર્દુનું પેલું છાપું લાવીને આવે મૂકે, આપણે અક્ષર તો જોઈ શકીએ છીએ ને કે આ ઉર્દુ જેવું આમ કંઈક લાગે છે, આમ જમણી બાજુ દાબી બાજુ જાય છે, પણ આપણે કદાચ પામી શકીએ. પણ અક્ષર દેખાય છે પણ વાંચી શકાય છે? વાંચાતું નથી, કદાચ વંચાય, પણ એ સમજાય છે. એબીસી બધાને આવડે છે ને, એબીસી ના આપણે ઉચ્ચારણ પણ કરી શકીએ, પણ એ શબ્દનો જે અર્થ છે, તાત્પર્ય, શબ્દાર્થ પહેલા એ આપણે પામી શકીએ છીએ, શબ્દાર્થ પછી પણ સમજાવી સમજીને આપણે તાત્પર્ય પામી શકીએ છીએ, તાત્પર્ય પામીને પણ આપણે સમજાવી શકીએ છીએ, એ સમજાવીને પણ આપણે કંઈક ટીકા કરી શકીએ છીએ, ભાષ્ય કરી શકીએ છીએ, એનું જજમેન્ટ લાવી શકીએ છીએ, એ આગળની વાત છે. એના માટે દ્રષ્ટિ જોઈએ. સ્વામી બાપા આપણે જીવનમાં આવ્યા, આપણા માટે આપણે જીવનમાં પ્રકાશ પથરાઈ ગયો, જે આપણે જે આપણા માટે કેટલી દિશાઓ બંધ હતી, આપણે સાવ અંધકારમાં ડૂબેલા હતા, સ્વામી બાપાના સંબંધમાં આપણે આવ્યા, આપણી આંખ ઉઘડી ગઈ, જીવન આપણા માટે ખુલ્લું થઈ ગયું, આપણે જીવનની સાચી દિશા મળી ગઈ, જીવન આપણે ઉકલી શકે. જીવન તો બધા જીવીએ જ છે ને, આપણે ખાઈએ છીએ, પીવે છે, 24 કલાક તો બધા પસાર કરીએ જ છે, પણ સત્સંગમાં આવ્યા અને જીવન જીવનની દિશા ખુલી ગઈ, જીવન આમ આપણા માટે ઉઘડી ગયું. આપણે કહે છે કે ગુરુ જ્ઞાન કુચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. જીવન જે આમ જે સૌથી ગુહ્ય જે રહસ્યો છે એ પણ અમારા આપણા માટે ખુલી ગયા, સ્વામી બાપા આપણે મળી ગયા. બાકી આપણે લોકમાં જોઈએ છે ઘણી વાર બાપાઓ તો આમ તો કહેતા જ હોય છે કે અમે આવશું, હરિભક્ત જ્યારે આગ્રહ કરે કે અમને તેડવા માટે આવજો, ત્યારે બાપા કહે છે કે આ જરૂર અમે આવશું. યોગ બાપા તો એવું કે ક્યારેક યોગ એવા સાસરી મજા આવશે, હરિભક્ત આગ્રહ કે ના કે તમે આવજો. ત્યાં અટલા અહીંયા આપણે અટલાદરામાં જતા બાપાને ભાયાપાડવાળા અંબાલાલભાઈ બાપાને મળે છે. બાપા કહે છે કેમ છે તબિયત પાણી? સ્વામી સારું નથી, ધામમાં લઈ જતો સારું. તો બાપા કહે સારું, મહારાજ ત્યાં કરશે, યોગી બાપા લેવા આવશે. બાપાએ એવું વચન આપ્યું, યોગી બાપા લેવા આવશે. અમરલાલ કહે કે સ્વામી નહીં, યોગી બાપા આવે પણ તમારે પણ આવવું પડશે. બાપા કહે અમે પણ આવશું. બાપા એવું પણ ત્યાં કીધું. રઘુ ભરવાડને બાપા એવું વાત કરી હતી, જ્યારે બાપા પાસે ત્યાં રઘુ ભરવાડ આવે છે ઠાકોરજી પાસે, આપણે આજે મારી ઘેરમાં પણ જોઈએ છે જે સંવાદ ચાલે છે હરિકૃષ્ણ મહારાજ અને ખન્નાગર, એ વખતે હરિકૃષ્ણ મહારાજને ભરવાડનો વેશ આખો પહેરવામાં આવ્યો હતો, અને રઘુ ભરવાડ એમની જે ખાસ એક માનીતી દાંડ જે કહેવાય એ ડાંગ હરિકૃષ્ણ મહારાજને ભેટમાં આપેલી. ત્યાં બાપા દર્શન કરવા માટે આવ્યા અને રઘુ ભરવાડે વાત કરી કે સ્વામી આ જો ડાંગ મેં હરિકૃષ્ણ મહારાજને ભેટ ધરી છે. એટલે બાપા પછી એકદમ કેફમાં આવી ગયા અને ઉત્સાહમાં ઉત્સાહ બાપાએ વાત કરી કે જો હરિકૃષ્ણ મહારાજ બરાબર સ્મૃતિ કરી રાખજે, આવીને આવી રીતે આવી મૂર્તિ ધારણ કરીને તને અક્ષદામાં તેડવા માટે આવશે, જો આવો જ સાફો, આવો જ બંડી, આવો જ ખેસ, આવો જ ધોત્યું, અને આવી જ તારી ડાંગ લઈને તેને મહારાજ અક્ષદામાં લેવા માટે આવશે. પછી રઘુબર કે સ્વામી તો આવશે પણ તમારે પણ આવવું પડશે. સ્વામી કે અમે આવશે ને બધા સંતો પણ આવશે. રઘુબર કે ના ના સ્વામી, સંતો બહુ નાના છે, સંતો બહુ નાના જ અત્યારે કેમ તમે ધામમાં મોકલી દઉં છું? સ્વામી એકદમ હસી પડે કે ભરવાડ છે પણ સમજે છે બધું, કે સંતો ને નાના છે અક્ષદામાં ના લઈ જવાય. પણ આવી જ બાપાએ પણ ત્યાં કોલ આપ્યો, ત્યાં રૂપ ચોકીમાં અને પાછળ ત્યાં આપણે જે કી ટુ ધ સિટી આપી હતી ને, આપણે રાજા મારા ઘેરમાં જોઈએ છેલ્લા દિવસે બાપાને રઘુ ભરવાડ કી ટુ ધ સિટી આપે છે, જે મોટો મોટો મેર હોય ને પરદેશનો, એમ સારંગપુરના પોતે સરપંચ છે મેર, એટલે બાપાને ચાવી આપી. બાપા કે જા તને ચાવી પાછી અક્ષરધામની ચાવી. આવી પણ કેટલીક ચાવી બાપે ત્યાં આપી છે. લંડનમાં બાપા હતા અને એ વખતે એક છોકરો જાડ્યો, નામ સંદીપ, એના 90 સાલનો પ્રસંગ છે, એના કેડમાં ચાવી લટકતી હતી. સ્વામી એકદમ જોઈને એમ ખુશ થઈ ગયો, હો સંદીપ તારા તને તો ચાવી મળી ગઈ. એટલે પછી બાપાએ એકદમ એમાંથી બધી એના જે આજુબાજુના ફ્રેન્ડ હતા ચંદુ અને ચંદ્રેશ, એને સંબોધીને વાત કરી બાપા કે બાપા બાપા ત્યાં ચંદ્રેશ ચંદુને કહે છે કે ચંદુ તને ચાવી મળી કે નહીં? પેલા ચંદ્રેશને કહે છે કે તને ચાવી મળી કે નહીં? પછી સંતોષ ચંદુને પૂછે, ચંદુ અને ચંદ્રેશ નંદનમાં ખાસ મિત્ર, એટલે સંતોષ ચંદુને પૂછે કે ચંદ્રેશને ચાવી મળી ગઈ, તને મળી કે નહીં ચાવી? એટલે બાપાએ ચંદુનો પક્ષ રાખીને બાપા પછી પોતે કહે છે કે ચંદુને પણ ચાવી મળી ગઈ છે, અક્ષરધામની ચાવી મળી ગઈ છે, એટલે તો બધા અહીંયા આવીને બેઠા છે. પછી બાપા કહે કે ધ્યાન રાખજે કે બીજી બધી કદાચ ચાવી ખોવાઈ જાય તો તાવડુને તો ગમે તેમ માળી મચડીને પણ ખોલીને આપણે અંદર પ્રવેશી શકે, પણ જો આ ચાવી એકવાર ખોવાઈ ગઈ તો કોઈ કાળે મેળ પડે એમ નથી, માટે ચાવી બરાબર તમે સાચવી રાખજો. છેલ્લે એવું બોલે છે બાપા, કોઈ રીતે મેળ પડે એમ નથી, માટે આ ખાસ ચાવી તમે સાચવી રાખજો. પછી બાપા સામેથી પ્રશ્ન પૂછે છે કે અક્ષરધામની ચાવી એટલે શું? જાતે જ જવાબ આપ્યો કે યોગી બાપા. એ વખતે ચંદન અને ચંદ્રેશ બહુ ચકોર, એટલે કે બાપા અમે ક્યાં યોગી પણ દર્શન કર્યા છે? બાપા કે આ દર્શન થાય છે ને? બાપા એક એ વાત પણ કરી નાખી કે યોગી બાપા જ અક્ષરધામની ચાવી છે અને એ જ સાક્ષાત આપણે મળ્યા છે, એ અક્ષરધામની ચાવી આપણે મળી ગઈ છે. બાપાના આવા બીજા પણ કેટલાય પ્રસંગો છે કે આમ સામેથી કોલ આપ્યો હોય કે જ્યાં તમને અક્ષરધામમાં લઈ જશું. આપણે દોલ કાકાની વાત કરી હતી હમણાં, ભૂપેન્દ્રભાઈના ઘરે ઠાકોરજી જમવા માટે ગયા, એમણે જ પ્રસંગ કીધેલો કે નીચે જ્યારે બિપિનભાઈનું ઘર છે ત્યાં નાનું હરિમંદિર જવું છે સિંહાસન જેવું, ત્યાં ધોળ કાકાએ વાત કરી, ધોળા કાકાએ કે સ્વામી અક્ષરધામ કેટલું દૂર? એટલે સ્વામી કે અક્ષરધામ તો બહુ જ દૂર, આમ 100 મણનો પેલો લોડોનો પેલો ઘોડો હોય અને આમ ઘસાતો ઘસાતો અહીંયા પૃથ્વી પર આમ રજ ભડકી રજ થઈ જાય, એટલો મોટો એટલું દૂર છે અક્ષરધામ. એટલે પેલા ધોળા કાકા એક કીધું કે સ્વામી આપણે કોઈક માણસ પરદેશ જતો હોય તો ત્યાં પણ કોઈકને લેવા માટે આવે કે દૂર જાય છે અને ઉપર ઉપર લેવા આવે કે બીજો કંઈક ફસાઈ ના જાય, બીજો ખોટી જગ્યાએ ના પહોંચી જાય, તો અક્ષરધામ આટલું દૂર હોય અમને વચ્ચે પેલું કંઈક કોઈ પરભર્યા કોઈક અમને લઈ ના જાય એના માટે શું કંઈક આમ ટેકેદારી કોણ રાખશે? બીજો કંઈ અમને ઉઠાવી જશે વચ્ચેથી તો અમે ભૂલા પડી જશે, તો અમે કંઈક રસ્તો જોયો નથી, અક્ષરધામ ક્યાંય ગયા નથી. સ્વામી બાપા એમનું કાંડું પકડ્યું અને કીધું આવી રીતે યોગી બાપા કાંડું પકડી અને અક્ષરધામમાં બેસાડી દેશે. સ્વામી બાપાએ એ બાંહીદરી છે એ પોલી કંઈ બાંહીદરી નથી આમ કે આમ ચાલુ પ્રસંગ નોંધાય ભવિષ્યમાં અને પ્રમુખ ઉપસંગ કહેવાય એના માટે આ પ્રસંગ તને કેવું એમ આ વાક્ય બોલાય, એમની સામર્થ્ય છે. કોઈ તાકાત છે એવી કહી શકે જા હું તને અક્ષરધામમાં બેસાડી દઈશ? કોણ કહી શકે એમ? બાપા એવા સમર્થ પુરુષ છે એ પોતે સામે કહી શકે છે કે તને છેક અક્ષરધામ પહોંચાડીશ. હાથ પકડીને બાપા અટલાદરામાં જતા અને એ વખતે સભા પછી ઉતારે જઈ રહ્યા હતા. એક ડીસી સ્વામી બાપાને પૂછે છે કે હકા બાપુ પૂછ્યા રાખે છે ક્યાંના કે હવે મારું શું કાર્યક્રમ છે? બાપા સાથે ત્યાં વિચારણમાં હતા પણ હવે આગળ મારે શું કરવું? બાપા કે હવે ભેગા છે ને? બાપા એવું બોલ્યા હવે ભેગા જ લેવાના જ. એટલે ડીસી સ્વામીએ જોશથી કીધું હકા બાપુને, બાપુ કે આપણે બોમ્બે સુધી પાકું, આપણે બોમ્બે સુધી પાકું. એ વખતે બોમ્બે બાપા જવાના હતા અને પછી તરત કંઈક પરદેશ કંઈક જવાના છે એટલે કે બોમ્બે સુધી આપણે પાકું. બાપા કે બોમ્બે સુધી નહીં, છેઠ અક્ષરધામ સુધી પાકું, સાસરી માને પાછો હાથ સોંપવો પડશે ને આપણે. બાપાએ સામર્થ્ય બતાવી કે તમને છેઠ અક્ષરધામ સુધી પાછા અમે લઈ જઈ શકીએ એમ છે. બાપા 88 સ્તર માસ્ટર હતા અને એ વખતે હરિ જયંતિની નિમિત્તે મહાપૂજા થતી હતી. એ વખતે લંડનવાળા ઓકુ એના પિતાજી એ પોતે મહાપૂજા બેઠેલા પણ નાડાછડી એમને આવી નથી, નાડાછડી બંધાઈ નથી. એટલે બાપા પાસે બાપાને વાત કરી, બાપા મને નાડાછડી થઈ ગઈ. ત્યાંને ત્યાં બાપાએ પોતાની નાડાછડી છોડી અને એમના હાથે બાંધી અને બાંધતા બાંધતા પોતે બોલ્યા કે હવે આ છેઠ અક્ષરધામ સુધીનું પાકું આપણે, આ તમને જે નાડાછડી બાંધી છે આપણે એવા નાતો હવે થઈ ગયો, સંબંધ થઈ ગયો છે, રક્ષે માં ચલ ચલ, તમારા માટે અચલ રક્ષા થઈ ગઈ, છેઠ અક્ષરધામ સુધી તમારા માટે એ પાકું થઈ ગયું. સ્વામી બાપા આવા પ્રસંગોમાં ક્યારેક ક્યારેક આપને સમજાવી દે છે કે હું તમારો આ સંબંધ મારો થયો છે એટલે તમને અવશ્ય હું તમને છેઠ અક્ષરધામ સુધી પહોંચાડીશ એવી મારી સામર્થ્ય છે. મને બીજું કદાચ ભલે ના આવડતું હોય પણ મારા સંબંધે તમે છેઠ અક્ષરધામ સુધી પહોંચી શકશો. સુરેન્દ્રસિંહ એમનો પ્રસંગ છે. પોતે રાજકોટમાં સ્વામીશ્રીની ગાડીમાં, સોરી અમદાવાદમાં હતા અને સોરી રાજકોટમાં હતા અને એક લોહાણા સમાજની એક વાડીમાં બાપાને પોતે લઈ જઈ રહ્યા હતા અને ગાડીમાં એમની મારુતિ ગાડી હતી એટલે બાપાને વાત કરે છે કે બાપા તમે આ સાયકલ ચલાવતા આવડે નહીં? બાપા કે સાયકલ પણ આવડે ને મોટર ચલાવતા પણ આવડે. બાપા તો મોટી મોટી ટ્રક પણ ચલાવી છે પેલા સારંગપુરમાં, મોટી મોટી ટ્રક. પણ પછી બાપાને સુરેન્દ્રસિંહ કે બાપા તમારે તો હેલિકોપ્ટર ચલાવવું જોઈએ. બાપા કે અમને ના આવડે. કે કેમ ના આવડે? તમને તો બધું આવડે. સુરેન્દ્રસિંહ કે બાપા કે એ બધું તમારે ચલાવવાનું, અમને તો તમને હેલિકોપ્ટરમાં બેસાડીને અક્ષરધામમાં લઈ જતા આવડે. આપને અક્ષરધામમાં લઈ જનારા એવા આપણે પુરુષ અહીંયા મળ્યા છે. સાંઈ બાપા એકવાર ત્યાં સારંગપુરમાં જતા અને આપણે લુટાણવાળા હર્ષદભાઈનો નાનો દીકરો મિતુલ એ બાપા પાસે આવે છે અને બાપાને પૂછે છે કે બાપા અક્ષરધામ ક્યાં છે? કે બાપાને ઇંગ્લિશમાં પૂછે કે વેરી ઇઝ અક્ષરધામ? બાપા કે દિસ ઇઝ અક્ષરધામ, આ અક્ષરધામ જ બેઠા છે આપણે. તો બાપાને પછી પેલો છોકરો કહે છે કે બાપા મને રોકેટમાં બેસાડીને તમે અક્ષરધામ લઈ જશો? રોકેટમાં બેસાડીને? બાપા કે હા લઈ જઈશ જા. એવું જ પીછું બીજો પ્રસંગ બોચાસણનો છે. ત્યાં 12 દિન ઉજવણી થઈ હતી, 10,000 હરિભક્તો બાળકો ભેગા થયા. એમાં એક પ્રવચન બાળક કહે છે કે સાંઈ બાબા મારા છે કારણ કે એ તો મને પ્લેનમાં પણ સાથે લઈ શકે છે અને અક્ષરધામ સુધી મને રોકેટમાં પણ બેસાડી શકે છે. બાપા જાણે એનું પ્રવચન પૂરું થયું અને બાપાને આશીર્વાદ લેવા માટે આવ્યા, બાપા કે તૈયાર થઈ જાય અક્ષરધામમાં બેસાડી દઈશ તને. સામેથી કહે છે તૈયાર થઈ જાય અક્ષરધામમાં બેસાડી દઈશ, બાપુનો આ રોકેટ છે. બાપાએ આ રોકેટની વાત એક છોકરાને સમજાવી દીધી. એક વાત થોડી રહી ગઈ, પેલો જો લંડનનો પેલો જાડ્યો છોકરો ને સંદીપ, ચંદુની ચંદ્રેશની વાત કરી ચાવીવાળો, એ સંદીપ પણ બાપાને ચાવી એવી મળી ગઈ, એ પણ પોતે સાધુ થઈ ગયા છે. અત્યારે અનુપમ સ્વામી તરીકે હ્યુસ્ટનમાં પોતે સેવા બજાવી રહ્યા છે. એ અનુપમ સ્વામી. બીજા એક ભાવિ સાધુની વાત અહીંયા કરું. બાપા 88માં એલએમાં હતા અને બાપા આગળ ચુની કાકા બધા સંત મહિમાના સુધી કડીઓ ગાતા હતા. એમાં એક નિર્મત્સર સંતની વાત આવી કે સંત સત્પુરુષ છે એ બધા નિર્મત્સર હોય. એટલે આગળ એક નાનો છોકરો બેઠો હતો, યુવાન 14-15 વર્ષની ઉંમર હશે ને, લંડનનો, એનું નામ મિતેશ. બાપાએ પૂછ્યું કે મિતેશ આ મત્સર એટલે શું? એટલે મિતેશને કંઈ બહુ ખબર ના પડી કે બાપા નહીં પેલા રૂમમાં બધા ઉડતા હોય છે નાના નાના, એટલે મચ્છર સમજ્યો. બાપા કે હા બરાબર મચ્છર. કે મચ્છર કેટલું ઉડી શકે? બાપા પછી કઈ આમ કેવી રીતે વાત કરજો, મચ્છર કેટલું ઉડી શકે? મિતેશ કે સ્વામી એ તો થોડુંક ઉડે ને થાકીને પાછું બેસી જાય. કે બરાબર. મને કે સામડી કેટલું ઉડે? ઓકે, સામડી તો બહુ જ ઊંચું ઉડી શકે. કે પ્લેન? પ્લેન તો એનાથી પણ ઊંચું ઊંચું ઉડી શકે ને, આમ 35,000 ફીટની હાઈટે ઉડી અને 300-500 માઇલની ઝડપે જઈ શકે. બાપા કે એના કરતાં રોકેટ? કે રોકેટ તો છે ચંદ્ર સુધી પહોંચી શકે. પછી બાપા રહસ્ય ફોડ કરે છે. બાપા કે એ જે મચ્છરિયું છે એ કદાચ રોકેટમાં બેસી જાય તો કે ચંદ્ર સુધી પહોંચી શકે કે નહીં? કે હા, પહોંચી શકે ને. કે તમે બધા જ મચ્છરિયા જેવો છો, તમારી જે ગતિ એ મચ્છરિયા જેવી છે, પણ અમે અક્ષરધામ રોકેટ છો. તમે જો અમારી સાથે જીવ જોડી દેશો તો અમારા સંબંધે પણ તમે છેટ અક્ષરધામ સુધી પહોંચી શકશો. એ સત્પુરુષની સ્પીડ છે, સત્પુરુષની ગતિ છે. હવે છેલ્લે એવું બોલ્યા કે બીજે તમને ક્યાંય ના લઈ જાય, વચ્ચે પણ તમે નહીં હલવાવી દે, માટે આ મળ્યા છે, હવે બરાબર પકડી પહોંચાડી દેશે, માટે બરાબર આપણે વળગી રહેવું, આપણે બરાબર પહોંચાડી દેશે, માટે આપણે બરાબર વળગી રહેવું. એ સ્વામી શ્રી ત્યાં વાત કરી હતી, એ બરાબર વળગી પડ્યા મિતેશ. અને આજે અમૃત નયન સ્વામી તરીકે યુરોપમાં પોતે ફરી રહ્યા છે. એ પોતે પ્લેનમાં ફરી જતા, લંડનમાં બેઝ છે, પણ ઇટલી ને ફ્રાન્સ ને બેલ્જિયમ ને જર્મની પોતે સત્સંગ પ્રવૃત્તિ માટે ત્યાં જોડાય છે. એમના બીજા ભાઈ અમૃત નંદન સ્વામી એ પોતે સમગ્ર અમેરિકાનું જે કિશોરમનાની પ્રવૃત્તિ છે પોતે મુખ્ય કાર્યાલય તરીકે ત્યાં કાર્યાલયમાં પોતે સેવા બજાવી રહ્યા છે. એકવાર સ્વામી શ્રી અમદાવાદમાં હતા, 86 પ્રસંગ છે, છેલ્લા 2-3 પ્રસંગો છે પણ બહુ મજાના પ્રસંગો છે. અમદાવાદમાં હતા એ વખતે સાયમ સભામાં બાળકો એક સંવાદ રજૂ કર્યો, ઘનશ્યામ અને શાંતિલાલ, આપણા પીપી સ્વામી અને ભગવત પ્રકાશ સ્વામી, એમના લખિતા સંવાદ હતો. મહારાજના પ્રસંગો અને સ્વામીના પ્રસંગોને સામ્ય એ બધા આખી રજૂઆત થઈ. સંવાદ પૂરો થયો, બાળકો બધા બાપાની આગળ આવીને ઉભા રહી ગયા અને બાપાને પૂછ્યું કે બાપા તમને પ્રોગ્રામ ગમ્યો કે નહીં? બાપા કે વેરી નાઇસ. બાપા એવું બોલે વેરી નાઇસ. છોકરો કંઈક ચબરાટ હશે એટલે બાપાને કહે, બાપા ઇનામ આપો, તો તમને કાર્યક્રમ ગમ્યો હોય તો ઇનામ આપો. બાપા કે જાઓ અક્ષરધામ આપ્યું. છોકરો એકદમ પાકું કરનારો હતો, એ કહે પ્રોમિસ બાપા, એમ કહીને હાથ લંબાવ્યો. બાપા એને હાથમાં હાથ તાળી મારી અને કે પ્રોમિસ જા. બાપા આપણા માટે અક્ષરધામની એક પ્રોમિસ પહેલેથી આપી રાખી છે. સ્વામી બાપા ટોરોન્ટોથી શિકાગો જઈ રહ્યા હતા, એમાં એરપ્લેન એરપોર્ટ ઉપર કસ્ટમની થોડીક તકલીફ થોડીક પડી એટલે વાર લાગી. એમાં નારાયણમણી સ્વામી બાપાને પૂછ્યું, બાપાને કીધું કે બાપા અક્ષરધામમાં જવાનું થાય ત્યારે કસ્ટમની ચેકિંગ બધું નહીં આવે ને, આ બધું વચ્ચે વચ્ચે ચેકિંગનું, એટલે તમે સામે ઉભા રહેજો એટલે ચેકિંગમાં આપણે સીધા સરસરાટ પાસ થઈ જાય. સ્વામી કે એવું કંઈ ચાલે? મણી સ્વામી કહે કે કેમ, તમે તો અક્ષરધામના એજન્ટ છો, તમે જ અક્ષરધામ છો. બાપા કે એ વાત સાચી, પણ ચેકિંગ તો આવશે જ, રાય રાયના લેખા લેશે એટલે અક્ષરધામ. આમ તો જેને લાયકાતનો ટિકિટ મળે જ નહીં, વિઝા સ્ટેમ્પ લાગે જ નહીં પાસપોર્ટમાં, પણ બાપાએ પણ વાત કરી કે અક્ષરધામના એજન્ટ અમને પહોંચાડનારા અમે છે. આ એક્ઝિટ જે ચેકિંગ માટે બાપાએ ત્યાં વાત કરેલી સારંગપુરમાં 90 સાલમાં, જ્યારે ત્યાં 70 જન્મજયંતિ ત્યાં ઉજવાઈ એ વખતે બધા છાત્રને છોકરાઓ પણ સેવા માટે આવેલા. એમાંનો એક છોકરો, એક કિશોર રક્ષિત રાવલ, એ પોતે ત્યાં રસોડાના વિભાગમાં પોતે સેવા બજાવતા હતા. સ્વામી બાપા એમના ગૃહટીમ પ્રમાણે બધે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા. એમાં રસોડામાંથી તો ગયા, અંદર પહોંચી ગયા અને પાછા બહાર નીકળતા હતા. એમાં રક્ષિત રાવલ ત્યાં ગેટ આગળ આવીને ઉભા રહી ગયા અને એકદમ વચ્ચે વચ્ચે ઉભા રહી ગયા. બાપાની ગાડી રોકી નાખી અને બાપાને કહે છે એક્ઝિટ પાસ લાવો, એક્ઝિટ પાસ. બાપા કે એક્ઝિટ પાસ? એન્ટ્રીનો પાસ, એક્ઝિટ પાસ કે એક્ઝિટ પાસ પણ હોય? બાપા કે અમારી પાસે તો માયામાંથી એક્ઝિટ લેવાનો પાસ છે. રક્ષિત કે એમ કે હા, કે તારે લેવો છે? કે હા લેવો છે ને. કે ક્યાં છે તમારો માયાનો એક્ઝિટ પાસ? બાપા કે લે આ. એમ કે એના પોતા તરફ નિર્દેશ કર્યો. બાપાએ કીધું તારે જોઈતો હોય તો આવજે મારી પાસે ત્યાં, માયામાંથી આપણે એક્ઝિટ અપાવી શકીએ એવા પુરુષ છે રક્ષિત રાવલ, એક્ઝિટ પાસ લઈ લીધો. આજે પોતે જ્ઞાનમાસ્ટર સ્વામી તરીકે રાજકોટમાં સંત નિર્દેશક તરીકે સેવા બજાવી રહ્યા છે. અમારે કેટલા બધા સંતાન બધા પ્રસંગો આપણે જાણવા મળ્યા. આવા તો બીજા પણ કેટલાક પ્રસંગો છે. એક બીજો એક પ્રસંગો રસપ્રદ છે. બાપા 88 સાલમાં ત્યાં બોચાસન હતા અને એ વખતે બાપા પોતે ઠાકોરજી જમાડવા માટે બેઠા અને એ વખતે એક નાનો વિદ્યાનગરનો બાળક હેમંત સોનીનું નામ, એ બાપા આગળ એકદમ કાલી ગલી ભાષામાં આપણને વિનંતી કરે, બાપા કે મને અક્ષરધામમાં લઈ જાજો. બાપા કે હા લઈ જશું, બરાબર ભણજે અને માતા પિતાનું માનજે અને બરાબર સત્સંગમાં આવતો રહેજે, અક્ષરધામમાં લઈ જશું. આ વાત થઈ આમ ઇન્ફોર્મલી. એમાં બાજુમાં જનમંગલ સ્વામી હતા. બાપાને કહે છે, બાપા નાના બાળકો અક્ષરધામમાં જવાની વાત કરે છે, 80 કે ડોહ હોય અને પરવાડી ગયો, કંટાળી ગયો, બીજા લોકો કંટાળી ગયો નથી, તો વાત બરાબર છે કે અક્ષરધામમાં લઈ જાજો. નાના બાળકોને શું અક્ષરધામને લઈ જવાની વાત કરે છે? પછી બાપા શું કે તો અત્યારથી બુકિંગ કરાવી રાખીએ ને આપણે. બાપા કે અત્યારથી બુકિંગ કરાવી રાખી, આ તો એડમિશન ચાલુ જ છે. જન્મ કે એમ એડમિશન બુકિંગ ચાલુ છે કે હા, એના માટે વિચરણ કરીએ છીએ. બાપા દેશ પરદેશ ફરે છે, અક્ષરધામનું બુકિંગ બાપા પોતે કરાવતા છે, તમારે આવવું છે, તમારે સીટ રિઝર્વ કરવી છે, બાપા આવી રીતે પણ વિચરણ કરી રહ્યા છે. પેલા નાના બાળકે બુકિંગ એવું કરાવી દીધું, આજે પોતે પ્રણોતી સ્વામી તરીકે સત્સંગમાં સેવા આપી રહ્યા છે. છેલ્લો એક પ્રસંગ આપણે કહીએ, બહુ પ્રસિદ્ધ છે, બાપા સારંગપુરમાં હતા અને સારંગપુરમાં બાપાને ભગવતચરણ સ્વામીનું કંઈક કામ પડ્યું. કામ તો પડ્યું પણ નામ યાદ ના આવે, એટલે આવું ઘણી વાર બોલે, ક્યારેક ડીસી સ્વામી નામ ભૂલી જાય કે પેલા ભાઈને બોલાવો, પેલા ભાઈને ભાઈના કેટલા હરિભક્તો ભેગા ફરતા હોય, કોણ કનુભાઈ, પેલા આ ભાઈ કે ના, પેલા ભાઈને આપણી સાથે ફરતા, કેટલા હરિભક્તો સાથે ફરતા હોય, પણ પછી કે પેલા પત્રની આપણી સેવા કરે સાથે, કહો ડીસી સ્વામી એમ કહો ને, ડીસી સ્વામી. પણ હું પણ ક્યારેક વિસ્મૃતિ પણ એવી થતી હોય, અને એવામાં આ વખતે નામ કંઈ ભૂલી ગયા બાપા. એટલે બાપાએ પૂછ્યું કે પેલા ભાઈ છે આપણે કોણ, પેલા આણંદમાં આપણે કલેક્ટર પટેલ, કે ભગવતચરણ, કે હા એને બોલાવો મારે કામ છે. ડીસી સ્વામી પછી બોલાવી રાખ્યા કે બાપા આસન કરી લે, તમે આવો. પછી વાત, પછી ડીસી સ્વામીએ વાત કરી કે બાપા તમે નામ ભૂલી ગયા હતા. ડીસી સ્વામી એકદમ રમૂજી સ્વભાવના, એટલે બાપાને કહે છે, બાપા તમે નામ નથી રાખી શકતા, યાદ નથી રાખી શકતા, કલ્યાણ કેમનું કરશો? બાપા લઘુ કરવા જતા હતા બાથરૂમમાં, બે વાર ચપટી વગાડી અને બોલ્યા, કલ્યાણ તો આમ કરશું એવા આપણે મુક્તિદાત્રી આપણે મળ્યા છે સાંઈ બાપા, તો આપણો ચપટીમાં કલ્યાણ કરી શકે એમ છે, આપણે જો બરાબર હખણા રહીએ તો, માટે આપણે સાંઈ બાપાને પ્રાર્થના કરવાની. સાંઈ બાપાએ આપણા માટે પ્રાર્થના કરી છે. સાંઈ બાપાએ તો જ્યારે પોતે વર્ણી થયા એટલે પ્રમુખ પદે આવ્યા, ત્યારે બાપાએ આપણા માટે પ્રાર્થના કેવી કરી હતી, બહુ રસ, બહુ સરસ પ્રાર્થના છે. આપણે આવું સૂજે પણ શાસ્ત્રીજી મહારાજ આગળ પોતે પ્રાર્થના કરી છે, પોતે પ્રમુખ પદે આવે છે છતાં પણ આપણા માટે માંગે છે. બાપા આ વાક્યથી આપણે પૂરું કરશું. બાપા કહે છે કે આપણા સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખ્યા રહે, આ લોકમાં તેમને કોઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ ના આવે, અને સુખેથી સ્વામી શ્રીજીનું ભજન કરી અંતે અક્ષરધામમાં નિવાસ કરે તેવા આશીર્વાદ માગું છું. પછી કે જાતો આપણી બધી વાત થઈ, એનાથી પણ આગળની વાત બાબા કે જે વળી ભૂલે ચૂકે પણ અક્ષરપુરુષોત્તમ મરડનું નામ લે, તેને પણ આપ આપના પ્રૌઢ પ્રતાપથી અક્ષરધામ બક્ષીસ આપશો, એ મારી પ્રાર્થના છે. અક્ષરધામ બુક કરાવીને આપણા માટે ટિકિટ, આપણો આપણે ત્યાંનો માર્ગ, આપણું વાહન બધું તૈયાર કરીને બેઠા છે, આપણે સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આપણામાં દિવ્ય ભાવ રહે અખંડ, અને આપણામાં અન્ય નિષ્ઠા રહે, તો આપણું માટે પણ અક્ષરધામ એ સીટ પાકી થઈ જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં, તે સા સારું છે. પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારું, ગાડા કહેવાના. ને બીજા આ લોકમાં લઈ મંડે તેને મારા ડાયા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં ડાયા નથી. સ્વામીએ એમ પોતે ભગવાનમાં જોડાણા છે એટલે એ બાજુ લઈ જાય આપણને બધાને. તો જે બીજા બધા હતા એ મહારાજ કે જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં, કારણ તે સાર સારું છે. પરમેશ્વર ભજવામાં બંધન થાય. હવે જો આ ભગવાનમાં જોડાઈએ તો બધું આ ખ્યાલ આવે કે આ કેવી રીતે બંધ, ભગવાનમાં જોડાવામાં ક્યાં ક્યાં બંધન થાય છે, શું શું વાડું આવે છે તે ખ્યાલ આવે. તે સારું ગાંડા કહેવાના. અને એમને કોઈ પૂછે નહીં ગાંડો છે એવું બધી, પણ વ્યવહારમાં જોડાણા જ નહીં, એટલે જેને જે કહેવું હોય કે, પણ પોતે ભગવાનમાં જોડાના છે. ને બીજા આ લોકમાં લઈ માંડે તેને માણસ ડાયા કહે છે. અને આ લોકમાં, આ લોકના વ્યવહારમાં બધું કેટલું બધું સારું સારું કરે છે બધું, પણ એને લોકો ડાયા કહે છે. પણ પરમેશ્વર ભજવા માર્ગમાં ડાયા નથી. પરમેશ્વર ભજવા એટલે સ્વામી આપણને પણ ટકોર કરે છે, તમે ભગવાનમાં જોડાઓ, બીજામાં કાંઈ નહીં, બીજું વ્યવહાર તો કરવો પડે આ બધું, પણ જોડાણ ભગવાનમાં થવું જોઈએ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ, ભગવાનની કથા તો કેવી છે, એ ચોક્યા તાવીને કહેજે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા તો એવી છે. કથા ખરેખર જો આપણે મન લઈને કથા સાંભળીએ તો ખરેખર આ બધા પરિણામ આવે. દેવા આપણે જાગ્રત રાખે, આપણે બીજા સંકલ્પો બંધ થાય અને ભગવાનમાં ભગવાન બાજુ જ લઈ જાય. ભગવાનની કથા તો કેવું છે, ચોક્યા તો એને કહેજે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય. એટલે કથા એવી છે, મન લઈને સાંભળીએ તો બધા આ બધા ફળ મળે, તેમ કથા તો એવી છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ, એક રીચિ એક રૂચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. એક રૂચિવાળા બે જ હોય તો આપણે તો કેટલા બધા છે, ભાઈ એક આ રૂચિ ભગવાન બાજુ અને ગમે એક રૂચિવાળા જે હોય એ નિશાન પાડે, અને બીજા હજારો હોય, બીજાના અનેક મત હોય, જુદી જુદી રૂચિ હોય, જુદા જુદા તાણાવાણા હોય, એ હજારો ને લાખો હોય તો કોઈ કામના નહીં, પણ બે જ એક રૂચિવાળા હોય તો આપણે બધા કેટલા બધા છીએ. પણ રુચિ અહીંયા મહારાજ સ્વામી કહે છે આ રુચિ જુદી પ્રકારની, એક ધારા અને અરસપરસ હેત હોય, મહિમા હોય તો એક રુચિ થાય. આપણે જે સમજીએ છીએ એમ એક રુચિ નહીં, આપણે ખાવામાં પીવામાં બીજા તવામાં એક રુચિ થાય એ કોઈ કામનું નહીં. ભગવાન બાજુ લઈ જાય તે અને એમાં હેત થાય, પ્રીત થાય, એકબીજાની મહિમા સમજીએ, એક રુચિ હોય, એકબીજાની મહિમા સમજવામાં બધું ઘણો ફેર પડે, તો એકબીજાનું મહિમા સમજાય તો એક રુચિ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાનને પોતાના ભક્તને મારી કૂટીને પણ ભ્રમરૂપ કરવા છે. જો સ્વામી કહ્યું ભૂત છોડતું નથી, ભૂત કોઈને વરગે એટલે એને હેરાન હેરાન કહી નાખે, તો સ્વામી કહે અમે કેમ છોડીએ, તો ભગવાનને પોતાના ભક્તને મારી કૂટીને ભ્રમરૂપ કરવા છે. અને ગમે એમ તમે છટકી શકો નહીં, જો ભગવાનના હાથમાં આવ્યા, ભગવાન શરણ ભગવાનની ગરજ રહે તો તમને ગમે એમ કરીને તમને મારી કૂટીને ભ્રમરૂપ કરવા છે, એ સ્થાન છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંશી બહુ વિજ્ઞાની, અને લોકમાં કહે છે જે સારા કામમાં સો વિઘ્ન, માટે પરમેશ્વર ભજવામાં અને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. એટલે સારા કામમાં સો વિઘ્ન થાય એ ખબર છે, સારું કામ કરવું હોય તો, બીજું નબળું ને જેમ ગમે એમ કામ કરવું હોય એમાં વિઘ્ન નહીં, એમાં પોતે બીજા વિઘ્ન કરાય એને ટાળી નાખે. પણ એટલે પણ સારા કામમાં એમાં ખાસ સ્વામીનું મત એ કે ભગવાન ભજવામાં સારા કામમાં સ્વામી માટે પરમેશ્વર ભજવામાં અને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. જો સ્વામી માટે પરમેશ્વર ભજવામાં પરમેશ્વર સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવારો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નિકળ ચલાયવું નથી. કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે, કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે. સ્વામી કહેવાય

Swaminarayan Hare, Swami Vajkari, Purno Sanskar Evo Kevai Chhe, Te Purno Sanskar Te Purva Janam Nu Karelu Hoi, Tene Kevai, Em Na Samaju, Tyare Purva Sanskar Te Shuje, Aaj Te Kriya Kariye, Ne Aavti Kale Purva Kevai, Em Samaju. એટલે પ્રત્યક્ષની વાત કરી પુરુષ સંસ્કાર એટલે ગયા જન્મના દસ જન્મના એવું નહીં એ તો બધું ઠીક છે એ એ રીતે પણ આપણે સમજીએ છીએ પણ સ્વામી કહે કે પુરુષ સંસ્કાર આપણે આજે ક્રિયા કરીએ એનું ફળ કાલે જ મળે તો માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું મોટા સમાગમ આનંદ જન્મનું બધું સાટું વારી નાખ્યું અત્યારે આપણે મોટા એટલે બધું પૂર્વ જન્મના આ કહ્યા છે પૂર્વ જન્મ આપણે દસ જન્મ વીસ જન્મનું પૂર્વ કહીએ છીએ પણ સ્વામીના જોગ થયો તો ઘણું પૂર્વ કહેવાય એટલે બધું ટળી ગયું ભાઈ કાંઈ રહ્યું નથી સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખીએ ઉધો સંત સુખી રહે સંસારમાં રાજા બી દુખિયા અને રંક બી દુખિયા ધનપતિ દુઃખિત વિકારમાં વિના વિવેક ભેગ સબ દુખિયા છૂટા તર અહંકારમાં દેહ ભાવ છે દેવ એને લીધે આપણે ખેંચાઈએ છીએ વ્યવહાર બાજુ અને ભગવાનથી નોખા પડીએ છીએ તો આ સ્વામી કહું કે આ વાત જાણી રાખી રોજ યાદ કરવી રાજા બી દુખિયા રંક બી દુખિયા ધનપતિ દુઃખી દુઃખિત વિકારમાં વિના વેગ ભેગ સબ દુખિયા આપણને પણ આ લાગુ પડે વિના વિવેક આપણે જો આ સમજણ ના હોય તો આળાવરી ખેંચાઈએ અને આપણું જીવન ખોઈએ બરબાદ કરીએ વિના વેગ ભેગ સબ દુખિયા છૂટા તન અહંકારમાં આપણા દેહ ભાવ થાય હું હું હું એવી ભાવના રહે અને પોતા તરફ ખેંચે બધાને એટલે એ વાત જાણી રાખવી કે આપણે ભગવાનના ભક્ત છીએ ભગવાનને છીએ તો બધું એ બધું કામમાં નથી આવતું ખરેખર ભગવાનના ભક્ત છીએ એવું આપણે સમજીએ અંતરથી ઉપર ઉપરથી નહીં ઉપર ઉપરથી તો આ બધું છૂટા તન અહંકારમાં આ દેહ ભાવ છે એટલે આ દેહમાં ખેંચાઈએ આપણે અને એનું જ મહત્વ એનું જતન એની બધી રાખરખાટ આપણે બધું કરીએ છીએ એટલે આવી રીતે આપણે દેહ ભાવ છે તે દેહમાં ખેંચાઈએ છીએ માટે સમજણવાળાને સંત કહે છે મારી સમજણવાળાને સંત કહે છે સમજણ હોય સમજણથી બહુ કામ થાય સમજણ એક સાધન છે એટલે એવી સમજણ કેરવીએ કે જેને કહીને આપણા જીવનમાં બેલેન્સ થાય વ્યવહાર પણ કરવું પડે પણ વ્યવહારની મહત્તા જેટલી હોય એટલી જ આપવાની અને ભગવાન સંબંધી જેમ ભગવાન સંબંધી મને ખૂબ મહત્વ આપવાનું એ જ કામનું છે એ જ સાચું છે તે અંબરીશ પ્રહલાદને જનકાદિક રાજા હતા પણ જે અંબરીશ પ્રહલાદને જનક રાજા હતા પણ તો એ તે સાધુ કહેવાય છે એમ સમજવું સાધુ કહેવાય એની કંઈ

કે ભગવાન ઉત્તાન, ભગવાન પ્રધાન, આ બધા બધા રાજાઓ હતા. પણ નહીં તો રાજા હોય તો કેટલું બધું તંત્ર, કેટલું મોટું પોરું હોય. આપણે એક ઝૂંપડપટ્ટી હોય તો કેટલું બધું પોરું હોય. તો આ તો રાજા છે, પણ તે સંત કહેવાય. એનું કારણ ભગવાન પ્રધાન હતું જીવનમાં. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, એ ખરી એને પૂછ્યું છે, આવો જોગનારે ને કસર રહી જાય તો કેમ થશે? સાચી વાત છે, તો કસર તો કાઢી બહુ મુશ્કેલ છે. એટલે મારડનું જોગ થયો, ગુણાતીતાનસન જોગ થયો, મોટા એકાંતિકનો જોગ થયો, પણ તોય કસર રહી જાય તો કેમ કરશું? તેનો ઉત્તર કર્યો છે, જેણે આવો જોગ આપ્યો છે તેના તે જ કસર ટળાવશે. આપણે તો ગમે એટલા પૂર્ણ દાન અનંત જન્મથી સાધના કરી છે, પણ આવો જોગ મળ્યો નથી. એટલે એ જોગ થતા તો સ્વામીએ કહ્યું કે જેને આપ જોગ આપ્યો છે એ જ કસર ટળાવશે. એટલે આપણે ચિંતા નથી. ચિંતા એટલી કે ભગવાન સામું દ્રષ્ટિ રાખી અને બધું કાર્ય કરવું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, ભગવાન ભેળા રહ્યા અને ખોટું રહી ગઈ તે શા કારણથી? જે આ સાધુના સમાગમ વિના ભગવાન ભેગા રહ્યા. હવે ભગવાન ભેગા એટલે કોઈ ખામી રહેવી ના જોઈએ, પણ તોય રહી જાય. તો ભગવાન ભેગા રહ્યા તો એનું કારણ ભગવાનનો મહિમા કોણ સમજાવે? એટલે ભગવાન મહિમા સમજાવનારા આ સંત. એટલે આ કારણથી આ સાધુના સમાગમ વિના. એટલે જેણે ભગવાન ઓળખ્યા છે, ભગવાન અખંડ રાખ્યા છે, એ જ આપણને મહિમા કહી શકે. બીજા અને ભગવાન પોતે પોતાનો મહિમા કહે નહીં. તો એ કસર ઝીણી વાત બધી છે. એ કસર રહી જાય તે કેમ કરશો? તમારે કહે આ સાધુના સમાગમ વિના. સાધુ બધી વાતે પૂરા છે, એ બધું કરી આપશે, ઠેઠ મોક્ષ મારાના ચરણમાં બેસાડી દેશે એવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાન જેવા સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. અનેક રીતે ભગવાન જેવા સાધુ પાસે રહેવાતું નથી. એટલે આપણને સમય નથી, એટલે એ જોગ દુર્લભ છે. એટલે એમનો સમાગમ ક્યાંથી રહે? સ્વામી એક અને આપણે અનેક. એટલે ઘણી બધી વાતો છે કે જેને કરીને આવું જોગ રહેતો નથી. પણ જોગ કર્યો એના કસર ટળશે જ નહીં. ભગવાન જેવા સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી દે, હવે તો મારા સાધુ દ્વારે દર્શન થાય છે, આપે છે ને વાતો કરે છે, ને મારું મૂર્તિ દ્વારે દર્શન આપે છે. બધું ભગવાનનો જોગ આપણને થયો છે એવું મને કેમ કે આ સાધુ
એવા સમર્થ ભગવાન જેવા જ છે, એટલે ભગવાન જેવા, એટલે અને બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મ અનાદિના છે તે ભગવાન જેવા સમર્થ છે, એમના જોગમાં રહે એટલે કાંઈ બાકી રહે નહીં. હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે. સ્વામી પોતાની વાત કરે છે કે હવે સ્વામીનો મહિમા કોણ કહે, મહારાજ કહું અને પણ બીજા બધાને ઘણાને બધાને રહી જાય તો મહારાજ ચોખ્ખું કહ્યું, સ્વામી કહું. હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે ને વાતો કરે છે ને મારી મૂર્તિ દ્વારે દર્શન આપે છે. મૂર્તિ એટલે આપણે જે મંદિરમાં હોય, મંદિરમાં મધ્ય મંદિરમાં બધી એ દ્વારે આપણને દર્શન આપે છે. પણ બધું સમજવાનું છે એ સ્વામી દ્વારા જ બધું થશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ પણ 50 કોટી જોયન પૃથ્વીમાં આવા સાધુ નથી. ક્યાંથી હોય? માયા પરના સાધુ છે, બીજા બધા માયામાંથી ઉત્પન્ન થાય, માયામાં લીન થાય, એટલે એ જોવા જઈએ આખી પૃથ્વી કેટલું મોટું કાર્ય છે. જો આ કાર્ય જોવા જઈએ તો બધું બહુ મોટું મોટું લાગે, પણ કારણ છે આ જે સ્વામી કહ્યું 50 કોટી જોજનમાં આવા પૃથ્વીમાં આવા સાધુ નથી. એટલે કારણ જોઈએ તો બધું આપણે સમજાય, પણ કાર્ય જોવા જોઈએ તો આ પૃથ્વી તો કેટલી મોટી લાગે, કેટલું બધું આશ્ચર્ય છે, તે એ બધામાં આપણે એટલે કારણ પકડવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાની પોતાના આશ્રિતની ખબર રાખે છે, રાખે કે ના રાખે? એટલે મોટા પરોક્ષ થયા, એટલે પરોક્ષ થયા એટલે પોતાના ધામમાં બિરાજી ગયા, એટલે એ રીતે પરોક્ષ. બાકી તો ભગવાન અખંડ સત્સંગમાં પ્રગટ જ છે. મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રયની ખબર રાખે કે ના રાખે? હવે પરોક્ષ થયા એટલે ધામ ગમન, એ પોતાના ધામમાં ગયા, એટલે પછી જે એમના શિષ્યો હતા એમની ખબર રાખે કે ના રાખે? એવો પ્રશ્ન છે. તેનો ઉત્તર કર્યો છે, મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે? પરોક્ષ અનેક રીતે આપણને લાભ આપે છે અને પરોક્ષ થતા જ નથી. બાકી આજની પેઠે દેખાય નહીં ને ખબર તો એમને એમ રાખે, ને જો ખબર ના રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે? જો આ બધું સૂક્ષ્મ છે, આપણને જણાય નહીં, આપણી તો મોટી દ્રષ્ટિ રહે એટલે ઇધર તિધર બધા વિરાઈ જઈએ આપણે. પણ જો મહારાજમાં સ્વામી કહું કે મોટા ક્યાં પરોક્ષ થાય, હવે શાસ્ત્રીમાંના વચન છે, ભગતજી મા ધામમાં ગયા ત્યારે રામજી ભટ્ટે કહું, સ્વામી હવે પૃથ્વીનું મંગલ ગયું, ત્યારે શાસ્ત્રીમાં જ એક વાક્ય બોલ્યા, તે અખંડ આપણા કાયમ માટે રહે એવું છે. સ્વામી કહ્યું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. ભગવાન પ્રગટ ના હોય તો આ પૃથ્વીનું તંત્ર અને આ બધું આજે આપણને દેખાય છે, આપણે ઊંડા વિચાર કરતા નથી. એ તો જે આપણે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ, જો આપણે જોવા જઈએ કે આપણા આશીર્વાદ કેટલા છે એમને,
કેવી રીતે છે એ બધું જોવા જઈએ તો આપણે કોઈ દિવસ દુઃખી મનાય નહીં એવું છે. મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે, બાકી આજની પેઠે દેખાય નહીં એ ખબર તો એમને એમ રાખે, ને જો ખબર ના રાખે તો બ્રહ્માની સ્થિતિ કેમ રહે? જો ખબર ના રાખે તો હવે સ્વામી કહું, મુક્તાન સ્વામીના કીર્તન, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, એવું છે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, એ ખૂણામાં ક્યાંય સંતાઈ રહે. અને કંઈ એનું કામ જ નથી. આપણું પીએચડીનું વર્ગ હોય, પીએચડીનું ક્લાસ ચાલતું હોય, ને બધા એકડિયા બે ઘડિયા બધા ભરાઈ જાય તો એને સુખ ના આવે ને આપણને ના. એટલે સ્વામીએ બધું રાખ્યું કે પોતાના ભક્તો, પોતાના હેતવાળા, અને પોતાને જે પોતે એમ મૂર્તિમાં જોડાયેલા હોય એની ખબર રાખે. બીજો ખબર રાખે ને ના ખબર રાખે એવું નથી, પણ બધાની ખબર રાખે. પણ ક્રમવાર જે જેને જેટલું જરૂર હોય. અને એકવાર મહારાજ સાબત્રા ગામમાં હતા, બિરાજતા હતા, અને બધા તૂટી પડ્યા, ભગવાન આવ્યા છે, અને બધા જોરશોરથી આવવા લાગ્યા. પણ પછી મહારાજને દર્શન કર્યા, આવા ભગવાન હતા હશે? પછી બધા રવાના થયા, પાછા ગયા. પછી 330 હરિભક્તો હતા જે મહારાજને જાણતા હતા એ રહ્યા, બીજા બધા જતા રહ્યા. અને 30 હરિભક્તોને મારે પોતાના સ્વરૂપની વાતો કરી અને ખૂબ સુખ પામ્યું, જ્ઞાન આપ્યું, સમજણ આપી. તો જો સહેજે આપણે આપણા જ ક્લાસમાં, તમારા ક્લાસમાં બીજા બધા બાળ મંડળ તમારે ઘૂસી જાય તો સહેને સુખ ના આવે તમને. એટલે જે જેની કક્ષા પ્રમાણે મહારાજ, અને મહારાજને રવાના કરવા જતા બધા બધાને, કેમ કે એ તો પરચા પરચીમાં માલ માનતા હતા એટલે એ બધું જોયું નહીં, એટલે જતા રહ્યા. અને મારાને 30 જણનું જ કામ હતું, બીજા કોઈનું કામ નહોતું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાન સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. હવે આ વિચારવાની વાત છે, નહીં તો એમને એમ તો બધું જતું રહે ખાલી ખાલી. પણ વિચાર કરે, કોટી તપ કરીને, કરોડો તપ કરીને, હવે એક ઉપવાસ કરવો હોય તો ભારે પડી જાય છે. અને કરોડો તપ કરીને વાત કરી, અને કોટી જપ કરીને, મારા ફેરવે જ રાખો, ફેરવે જ રાખો. આ 18,000 મારા એ તો આપણે ફેરવીએ છીએ, એ ભગવાન સ્વામીની આજ્ઞા છે, એટલે એનું ફળ મળે. બાકી તો મારા ફેર રાખો કાંઈ ન મળે. કોટી વ્રત કરીને, તમે તીર્થમાં જઈને વ્રતો કરે, આ કરે, અને આમાંય સાધનો બધા કરતા હોય છે, કડક સાધનો, પાર લાવે એવા સાધનો કરતા હોય. ખોટી વ્રત કરીને, ખોટી દાન કરીને, હવે કરોડો રૂપિયા દાન કરીને, અને ખોટી યજ્ઞ કરીને, અને ખોટી યજ્ઞ કરોડ, એક યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ કર્યું હોય તો આખી કેટલું બધું દાખલો કરવો પડે. અને એવા અશ્વમેઘ યજ્ઞ યા કેટલા યજ્ઞો છે એ બધા બધું કરીને પણ તમે જે ફળ
મૂળ ભગવાન સંત મળવા જોઈએ, એ આપણને મળ્યા છે અને સહજ મળ્યા છે. આપણે દાખલો કરવો પડે નથી, એટલે જો દાખલો કરવો પડે હોત તો આપણને ખબર, મહિમા ખબર પડે. પણ કાંઈ દાખલા કર્યા એના સહજ મળી ગયા છે, એટલે એનો જો છે એવો મહિમા સમજાતો નથી. સદાનંદ સ્વામી મહારાજની જે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી મહારાજ હંમેશા કહેતા કે શાસ્ત્રી મહારાજ, હે શાસ્ત્રી મહારાજ, આપની કથણીમાં રહેવાય, સદાય રહેવાય. અને પછી તરત જ સ્વામી કથણી, વિભીની કથણી નથી, દેહની કથણીને આવી, પણ સ્વામી કહું યોગી અપાય તરત જ આ કહું કે તમારા હરિભક્તોમાં દીવ ગમે તેવો હોય પણ દીવ ભાવ રહે એવા આશીર્વાદ આપજો. અને તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, એ સાખી સ્વામીને બોલ્યા કે જો તુલસીદાસ કેટલો મહિમા હતો રામનો, તો આપણે તો પ્રગટ પુરુષોત્તમ મહારાજ મળ્યા છે, એટલે કેટલો મહિમા હોવો જોઈએ હરિભક્તોનો. પછી સ્વામીએ કહ્યું કે હે શાસ્ત્રી મહારાજ, અમે તમારી જાહેરાત નહીં કરીએ, તમે રાજી નહીં થાઓ. તો એ આપણે પ્રમુખ સ્વામી મહારાજનું અત્યારે શતાબ્દી ઉત્સવ થાય છે, એમાં આ એક ખરી ખરી તક છે. પછી આવી તક નહીં આવે તો એ જાહેરાત કરવાની. અનેક રીતે આપણે જે પહેલાં તો મુખોમુખ ને વાત કરીએ, કોઈને પણ વાત કરીએ, તે બધી એ મોટી વાત છે. પછી શાસ્ત્રી મહારાજ યોગીઓ પર કહ્યું, હે શાસ્ત્રી મહારાજ, તમે તો કૈવલ્ય મૂર્તિ છો, પણ તમારા ભક્તો પણ કૈવલ્ય મૂર્તિ મનાય એ બુદ્ધિ આપજો. જો ગુરુતુલ્ય, એટલે આપણે આ સત્સંગમાં જ્યારે બધા આવ્યા સત્સંગ, શાસ્ત્રી મહારાજ, હે શાસ્ત્રી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, એ મેં રાખશું, તમે પાસે બેસાડશો, નહીં રાખીએ તો નહીં બેસાડો, એ બધી વાત કરી છે. એટલે હરિભક્તોમાં, આપણે સંતોમાં, ભક્તોમાં બધા અરસપરસ ખૂબ દીવ ભાવ રાખવું. અને યોગીઓ પણ કહું કે નિર્દોષ બુદ્ધિ એ જ આપણી સેવા છે, સેવામાં ગણી નાખી એ જ આપણી સેવા છે. એટલે આ સેવા હાથે પગે બધું હાથ પગ હલાવીએ, એ સેવા કરીએ એ તો બરાબર છે, પણ ખરેખરી સેવા તો આ છે, નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખી એ આપણી સેવા છે. એટલે જે શાસ્ત્રીમાં યોગીઓ પણ પ્રમુખ સાઈન સ્પર્શ થયો એ મોક્ષના અધિકારી થઈ ગયા. ખરેખર સ્પર્શ થઈ ગયો એટલું જ, કેમ કે પછી એ બધું હેન્ડલ કરી લે છે, બધે પોતે જોગ આપે છે, એવા સંતનો જોગ આવે અને આપણે ઉગારી લે. અને જોગ આપી એકલા ને નહીં, સમૂહમાં હજારો જણને જોગ આપે. એટલે આપણે આપ પ્રમુખ સાઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી આપા, એ બધાને જેને સ્પર્શ થયો એ મોક્ષના અધિકારી થઈ ગયા. તો માનો કે ના માનો, પણ એ બધી એમની પરંપરા એ પોતે જ એ ગોઠવણ કરે કે આપણે આગળ ને આગળ લઈ જાય અને મોક્ષના અધિકારી બનાવી દઈએ. એટલે આપણે બધામાં દીવ ભાવ રાખવો,
યોગી પણ. અને શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે સંતો હરિભક્તો બધા દિવ્ય છે. આ મર્મની વાત, આ મર્મની વાત કહી. આ જે જાણે, શીખે, સાંભળે અને એ દિવ્ય, એ મગન થઈ જાય છે. આઠે પોર્તનો આનંદ માતો નથી. જો હવે આપણે સદાય સુખિયા રહેવા હોય તો મહારાજે કહ્યું કે આ મર્મની વાત, આ બધા હરિભક્તો સંતો દિવ્ય છે, આ મર્મની વાત. એમાં જો આપણે તો અખંડ દીવ ભાવ રહે, જગ જીતી દે છે અને બધી કંઈ બાકી રહે નહીં. એટલે આપણે આ આ પર્વે ગુરુ પૂનમ, યોગી આપણે કહું કે ગુરુ પૂજન શું, ગુરુમાં દીવ ભાવ અને નિર્દોષ ભાવ, દીવ ભાવ રાખવો, એ જ ગુરુ પૂજન છે. તો આપણે આપણે આ બધું ગોર ગોર આવીને ઊભું રહે, ગુરુ જ બધું સર્વસ્વ છે. ગુરુને દીવ ભાવ રાખવું એ વાત આવી. અને શાસ્ત્રીમાં યોગીમાં પ્રભુ સ્વામી મહારાજમાં દીવ ભાવ અખંડ રહે એ જ પ્રાર્થના.

એક વખત ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજતા હતા અને આમ વાતો કરતાં કરતાં આમ સહેજ બહાર સભા મંડપની બહાર નજર ગઈ તો ત્યાં તો ગિરનાર પર્વત નજીક છે એટલે ગિરનાર દેખાયો. તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ ગિરનારની અંદર જેટલા ઝાડ છે એ બધા જ કલ્પ વૃક્ષ હોય અને આપણે ત્યાં હોય એટલે કે આપણે એના માલિક હોઈએ અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે. એક વખત એનાથી આગળ જઈને વાત કરી કે આ ગિરનાર પર્વત છે એની અંદર જેટલા પથ્થર છે એ બધા જ પથ્થર ચિંતામણી હોય અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે. આ વાત લગભગ તમારામાંના ઘણા બધા જાણતા હશે. આમાં રમેશભાઈ જેક્સનથી આવ્યા છે, એમણે નવા છે, એમણે કદાચ આ વાત નહીં સાંભળી હોય. બાકી ભાગ્ય તમારામાંના કોઈ એવા છે કે વાત નહીં સાંભળી હોય. પણ શ્રીજી મહારાજ એક વાત કરી છે કે ફક્ત સાંભળવાથી કામ નહીં થાય, સાંભળવું જરૂરી છે એ પહેલું સ્ટેપ છે, તો પછીનું સ્ટેપ આવે છે મનન, થોડોક વિચાર હોવો જોઈએ, નહીં તો સમજાય જ નહીં. આવી તો હજાર શિબિર કરો ને તો ત્યાં જ રહીએ આપણે, એ શ્રવણમાં જ રહીએ, પણ મનનમાં જવાનું તો વિચાર કરવાનો કે શું કહ્યું આમાં. હવે આ કલ્પવૃક્ષની વાત આપણે જવા દો હમણાં, પણ જે ગિરનાર પર્વત છે ચિંતામણીની વાતે જવા દો. પણ ગિરનાર પર્વત જે સ્થિતિમાં અત્યારે છે, આજે પહેલાં જૂનો નહીં, આજની તારીખે જે છે, અને કોકને આપી દે કે જાઓ ગિરનારના ઝાડ બધા તમને મફત આપ્યા તો એ અબજોપતિ થાય કે ના થાય. પણ હવે સહેજ આગળ વધો વિચાર કે એ ઝાડ બધા સાગના હોય તો, સાગ એટલે પેલું ટિમ્બર કહે છે તે, એનો ભાવ શું છે ઘનફૂટનો? 1500 રૂપિયા કે કંઈક 1000 રૂપિયા એવો ભાવ છે. પણ એ પેલા સીસમ હોય તો, બ્લેક પેલું લાકડું આવે છે ને સીસમ કહે છે ને, એ હોય તો સીધો ડબલ ભાવ. પણ સુખડ હોય તો, સેન્ડલવુડ, સેન્ડલવુડ 800 રૂપિયા કિલો છે. હમણાં બેંગ્લોર મેં પૂછ્યું, 1 કિલોના 800 રૂપિયા લો, એ હોય તો. જો આ વિચાર આવ્યો, કલ્પવૃક્ષ આપણે જોયું નથી પણ અહીં સુધી તો આપણને ખબર છે તો આપણને એ વાતની વધારે અસર થાય. તમારો વિચાર નહીં હોય ને તો આ વાત તમારી નહીં બને, એ ગુણાતીતાનંદ સ્વામીની રહેશે. એટલે પહેલો આપણે થોડોક વિચાર, તમે બધા તો ભણેલા, કેટલા મોટા ભાગના તો ભણેલા છો અને બધા મોટા તો થયેલા જ છો, તો વિચાર પોતાનો હોવો જોઈએ. તો આવો થોડોક વિચાર આપણે કરવાનો. તો એટલી મોટી આ વાત છે, આ કોઈ સામાન્ય વાત નથી. હવે બીજો વિચાર કરો કે આ તમને બોલી ગયા છે એવું છે. 500 પરમહંસોમાંથી થોડાકની વાત તમે જાણો છો કે નહીં? ભલે આવું તો બધાને નહોતું. બ્રહ્માનંદ સ્વામીને કેવું હતું? બ્રહ્માનંદ સ્વામી એ મહાકવિ હતા, ધ્રાંગધ્રાના મહારાજા, જામનગરના મહારાજા, ભાવનગરના મહારાજા, બધાએ એને રાજકવિ તરીકે સ્વાગત કર્યું છે. અને સાધુ થયા પછી ગાયકવાડ સરકાર એણે આમંત્રણ આપ્યું કે હજુ તમે આવો તો તમને રાજકવિ તરીકે રાખીએ અને તમને મોટો મ્યાનો આપશું, નોકર આપશું, આટલો પગાર આપશું અને આ સ્ટેટસ આપશું. અને એક આગળ આવ્યો તો પેલો મહારાજ પાસે કેર ઓફ કરીને, એટલે મહારાજે ખોલ્યો અને બ્રહ્માનંદ સ્વામીને કહે કે તમારું મોટું આમંત્રણ આવ્યું, જાઓ હવે, અમે જ કશું આપવાનું નથી. મહારાજ તો ઉલટું હોય લઈ લેતા હતા અને એમાં તકલીફ કરતા હતા. તો બ્રહ્માનંદ સ્વામી આગળ વાંચ્યો અને બ્રહ્માનંદ સ્વામી શું બોલ્યા એ ખબર છે કોઈ? બ્રહ્માનંદ સ્વામી કે જે મોઢાથી પાન ચાવે ને એને કોલસા ના ચવાય, આ કોલસા છે. અને બોલ્યા નથી, વર્ત્યા છે કે નહીં, ગયા છે ત્યાં આગળ, નહીં તો છોડે. કહેવાની વાત શું છે કે આ જાણીએ તો આપણને સમજાય, ભલે આપણે એવી પરિસ્થિતિ નથી, અત્યારે આપણને કોઈ આમંત્રણ આપતું નથી, પણ આપણને થોડું ઘણું કંઈક આમંત્રણ આપતું હોય અને એને કારણે આપણે ગૌણ કરી નાખીએ. તમને એવું નથી કહેતા કે તમે સાધુ થાવ, એવું નથી કહેતા, પણ પહેલો તમારો સત્સંગ તો વ્યવસ્થિત કરો. એ થાય કે ના થાય,
સાધુ થવા નથી, પણ તમે ગ્રહસ્થ છો તો ગ્રહસ્થ તરીકે વ્યવસ્થિત ગ્રહસ્થ નહીં થવાનું તો શિબિર શાને માટે કરવાની? શું કરવાનું? તમે ભેગા કરીને ખાલી એમને બધા ભેગા થાય જેવું ખાલી ફોર્માલિટી કરવાની છે? લગ્ન ત્યાં આ બધી બર્થડે પાર્ટી છે, કંઈક થાય આગળ વધારવાના છે કે નહીં? તો થોડુંક તો થાય કે નહીં? પણ એ નથી થતું સાથી, આપણે વિચાર નથી કરતા. આવજો, બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ નથી જાણતા. એવું તો કેટલું જાણીએ છીએ, અહીં બધા ફૂલ પડ્યા હોય, એક ફૂલ પેલા ખૂણામાં પડ્યું હોય, એક ફૂણ આ ખૂણામાં પડ્યું હોય, એ કંઈ ઉગ્યું હોય, એનો દોરાય હોય, સોયો હોય અને બધું હોય, એમને હાર બની જાય? એ તો તમારે વીણી લાવવા પડે, પછી બધો સારો બનાવવો હોય તો વ્યવસ્થિત ગોઠવવા પડે, પછી બધું એને સિમેટ્રી જાળવવી પડે, લાલ તો લાલ, પીરું તો પીરું, બધું કંઈક કરવું પડે ને. તો એ આપણા પર છે, એ તો ચિત્ર ખડું થાય, એકવાર એ ખડું થઈ ગયું પછી કાંઈ નહીં કહેવું પડે. એટલે આ વાતો આ કરી છે, અને વાતો કરી છે એવું નથી, જેણે વાતો કરી છે વર્ત્યા છે, અને કેટલાકે વાતો નથી કરી એવી છતાંય વર્ત્યા છે. તો એ જાણવાનું આપણે. અને જૂની વાત જવા દો, આજે છે, ચલો આજે તમારી અંદર કેટલાક બેઠા છે અને એ રીતે કરે છે. તમે કેટલાકને ઓળખો છો અને કેટલાકને નથી ઓળખતા, અને કેટલાકને ઓળખતા છો કદાચ ડિટેલમાં નહીં ઓળખતા, અમે નથી ઓળખતા. બોલો, આ તમારો સુરેશભાઈ છે, મહાત્મા આપણે કહીએ છીએ તે. મેં એવું સાંભળ્યું કે લગભગ 20 વર્ષથી એક દિવસ ચેષ્ટા ચૂક્યા નથી. અમારે સાધુઓને લેસન લેવા જેવું છે. બોલો, એક દિવસ એવો નથી જ્યારે વતનામૃતને વાતો ના વાંચી હોય. એટલું થોડું મંદિર થોડું છે, 20 વર્ષથી ચેષ્ટા બોલવી એટલે શું? રાત્રે ચા અમર છે કેટલાક સંતો નથી એવું નહીં, તો આ જાણવું જોઈએ. સમાગમમાં પછી એ છે તો જો એ કરે એ કહેવા નહીં આવે, પણ એ આપણે શોધવાનું. તો આવા તો ઘણા બધા જ, પેલો કાલ ચિમનભાઈ મળ્યા, પેલા સર્વજ્ઞ સ્વામી હતા, એ માણસ 7 મહિનાથી દાણાપાણા કરે છે. કોને માટે કરે છે? આ મંદિર માટે. વિનુભાઈ, આ મંદિર થાય ત્યાં સુધી દાણાપાણા કરવાના જ, અને દાણાપાણા અમે જે કરીએ છીએ ને એના કરતાં વિશેષ કરે છે. એને નવું પોતાની ફોર્મ્યુલા કાઢી દાણાપાણાની. એક દિવસ સંપૂર્ણ નિર્જરા ઉપવાસ, ટોટલ 11 કલાક કામ કરે છે એનું, પાછું અહીં રસોડાનું તમારે કરે વધારાનું. અને બીજે દિવસે સવાર લીંબુનું પાણી લે છે, બપોરે કંઈ છાશ લે છે, અને રાત્રે દૂધમાં કેરા પલાળીને પેલું ક્રશ કરીને લે છે. બસ કાલ મને રાત્રે જ વાત કરો, હવે ક્યાં ઘેર જઈ અને પછી દૂધને કેરા લઈ લઈશ કે લે, અને હવે આજે જમશે. પરમ દિવસ નિર્જરા હતો, ગઈકાલ આટલું લીધું, આજે જમશે. 7 મહિનાથી કરે. ત્યાં રૂડા સ્વામીએ કહ્યું કે ડૉક્ટર સ્વામીને પૂછ, એ કહે તો કર. પછી મેં પૂછ્યું એને, મેં કહું તબિયત કેમ રહે છે? કે ઓલ રાઈટ. મેં કહું કામમાં કંઈ તકલીફ પડે છે? કે જરાય નહીં. મેં કહું વજન ઘટી ગયું? કે 5 કિલો ઘટ્યું છે. અરે 5 પાઉન્ડ, કિલો નહીં, 5 પાઉન્ડ. મેં કહું કંઈ વાંધો નહીં, થોડું વેઇટ ઓછું સારું, કશો વાંધો નથી. કંઈ ઘણા વેઇટ બધા ઘટાડવા પ્રયત્ન કરે, ચાલે છે. લ્યો, જો કંઈક તકલીફ હોત તો આપણે કહો કે ના કરું, બરાબર છે, ચાલે છે, ચાલે છે, તો ચાલવા દો. કહેવાનું શું છે કે કરે છે. તો આવા ઘણા બધા છે, કોઈ તપ કરે છે, કોઈ ત્યાગ રાખે છે, કોઈ સેવા કરે છે. આ અમારું બટુક બી છે. કોઈ એક દિવસ એવો નથી ગયો જ્યારે મંદિરમાં ના આવ્યા હોય. મારા જાણવા મુજબ મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે રોજ આ આરતીમાં હાજર જ થઈ જાય. કંઈ ખેલ થોડો છે કે બાજુમાં થોડા રહે છે? કેટલો ઘરથી આવતા કેટલો ટાઈમ લાગે છે કાળીમાં? 15 મિનિટ. કોણ કાઢે 15 મિનિટ? કોણ નવરો છે? કેટલાય મુંબઈમાં એક ભાઈ આવ્યા મને કે મારા દીકરાને કહો રવિવારની સભામાં આવે, મને ભાષણ મને ઉપદેશ આપવાનું કહ્યું. મને એની ખબર હતી કે એ દાદર સ્ટેશને ઉતરે છે, મંદિર આગળથી પસાર થાય છે અને નોકરી કરવા જાય છે. મેં કહું તમે મંદિરને ઘસાઈને જાઓ છો, મંદિરમાં પગ મૂકો છો? હું ગમે તેટલું ભાષણ કરી તો છોકરો નહીં માને, અને કદાચ મને આ પાડશે તો મારું ભૂસાઈ જવાનું છે. તમને જુએ તમે મંદિરને ઘસાઈને જાઓ છો અને મંદિરમાં આવતા નથી. મેં તને મોડે કહ્યું, મેં કહું તમે પહેલું શરૂ કરો, મારે કહેવાની જરૂર જ નહીં પડે, છોકરો આવતો થઈ જશે અઠવાડિયે. કહેવાની વાત શું છે કે આવું કેટલાક કરે છે, કેટલાક નથી કરતા. તો આ બધું આપણે જાણવાનું છે. એટલે આજનો વિષય શું છે કે સમય કાઢવાનો છે. તમે જુઓ દુનિયાની અંદર આપણે મોટો પ્રોજેક્ટ લઈને બેઠા જ છીએ, અને આ પ્રોજેક્ટ તો હમણાં જ ધારો કે તમારે છે, પણ એ સિવાય મોટો પ્રોજેક્ટ આપણો છે. આપણે શું કરવાનું છે? હું એક વાત બોલું છું, પછી એ છે એને વાતને તમારે ખાલી જગ્યા પૂરવાની છે, અને જેને આવડતું એને હાથ ઊંચો કરવાનો, પછી એને જેને પૂછ્યું એને બોલવાનું. આપણે તો બસ હવે ખાલી જગ્યા પૂરો, બોલવાનું નહીં. ભાઈ હરેશ, આવડતું હોય તો હાથ ઊંચો કરો.
ભાઈ આપણે શું નામ? નિલેશભાઈ. એટલે નિલેશભાઈ કહો. હા તો એ બધાએ કરવાનું છે, અમારા સાધુએ કરવાનું છે અને તમારે એ કરવાનું છે. તો એ પ્રોજેક્ટ માટે આવ્યા છીએ, એ પરમાનન્ટ પ્રોજેક્ટ છે. એટલે કે અક્ષરધામમાં જવું છે એટલે આપણે અક્ષરરૂપ થવાનું છે, એ મેઇન પ્રોજેક્ટ છે. હવે એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરવો પડે કે હમણાં અક્ષરધામ જવા દો, ચંદ્ર લોક લો, 300,000 માઇલ દૂર, તો એ કેટલું એ લોકોએ કર્યું છે કહો. એનો સ્ટડી કરો, તમારામાંથી જે થોડા ભણેલા છે અને જે ફ્રી છે ને, ચંદ્રલોકનો આખો પ્રોજેક્ટ એ લોકોએ કર્યો. તો બહુ ડિટેલ તો બહાર નહીં આવે, પણ એ લોકો કેવી રીતે તૈયારી કરતા એ વિચારો. પેલા લુલા આવ્યા હતા ને, લુલા હમણાં ભેગા થયા હતા ક્યાંક, અહીં જ છે ને, અહીં ત્યાં પેલી ફંક્શનમાં ભેગા થયા હતા, એને પૂછો ને, એ એસ્ટ્રોની ટ્રેનિંગ આપે છે, એને પૂછો અને ભાષણ કરાવે, એને ખબર પડે કે અક્ષરધામની ટ્રેનિંગમાં શું કરવું પડે. કેટલું ડિસિપ્લિન, તો આપણે અક્ષરધામમાં જેવું હોય કેટલું ડિસિપ્લિન કરવું પડે, એ બધું ઓટોમેટિક આવશે. તો કહેવાની વાત શું છે કે આ બધો વિચાર છે. પહેલે દિવસે આપણે જે વાત કરીને જે પ્રવચન હતું કે ધ્યેય જો નક્કી થાય ને, ટાઈમ નીકળશે. હમણાં કહ્યું ને, આગળ ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંધા. ધંધા તો રહેવાના જ છે, પણ એમાંથી એ ટાઈમ કાઢવાનો છે અને કાઢ્યો છે. જનકની વાત સાંભળી છે? જનક રાજાની વાત સાંભળી છે કે નહીં? સાંભળો, એના આખ્યાન ડિટેલમાં જાણો, ભાગવતમાં હશે તો એ થોડું થોડું તો બધા જાણો છો. રાજા હતા, તે રાજાને કેટલી પ્રવૃત્તિ હોય, પણ એમાંથી કથા સાંભળવા જતા, ધ્યાન રાખીને સાંભળતા, યાદ રાખતા અને જીવન જીવતા. લ્યો તો થઈ ગયા છે કે નહીં? ભલે ઓછા હશે પણ છે, ટાઈમ કાઢે છે. અત્યારે મુંબઈમાં એક ભાઈ છે, એનું નામ હું ભૂલી ગયો છું, આત્મસ્વરૂપ સ્વામીને મળેલા છે, અમૃત મહોત્સવમાં મળ્યા હતા. એ ભાઈ રોજ 3:30 વાગે ઉઠે છે, 2 કલાક ધ્યાન કરે છે. મોટી કંપનીમાં મેનેજર છે, એની નીચે 5,000 માણસ કામ કરે છે. 5,000 માણસ એની નીચે કામ કરતા હોય, એ માણસને કેટલું કામ રહેતું છે અને એક એક કામ કેટલું જવાબદારી વાળું હશે. 5,000 માણસો કામ કરતા કેટલા પ્રશ્નો હોય, જાત જાતના લેબર પ્રોબ્લેમ ને આ પ્રોબ્લેમ ને ફલાણું ને ઢીકણું ને બધું કેટલું બધું હોય, છતાં એમાંથી એ ટાઈમ કાઢે છે. આજની વાત આ કરીએ, આ કંઈ જૂની વાત નથી. આપણે ત્યાં એ વાત હતો, શિવલાલ શેઠ 900,000 પતિ હતા, 900,000 રૂપિયા કંઈ એમને ભેગા નહીં થયા હોય, એમને કંઈ બાદ હતા મળી, વેપારે કરતા હતા પણ સમય કાઢતા. એની વાત આવે છે ગુણાયતાન સ્વામીની વાતોમાં, કે 1.5 કલાક કે 3 કલાક ધ્યાન કરતા. પેલા અભયસિંહ દરબાર, એ પણ 3 કલાક ધ્યાનમાં બેસતા. તો આ બધાએ ટાઈમ કાઢ્યો છે. તો આપણે ટાઈમ કાઢજો, પણ મહિમા સમજાયો છે એમણે આ ટાઈમ. આ બધા ગ્રહસ્થો જ છે, ત્યાગીઓની વાત જવા દો, ભાઈ ગૌતમ બુદ્ધ રાત છોડીને ગયા હતા તો એમણે કર્યું, પણ ગ્રહસ્થ રીતે જ રહ્યા છે. અને આટલી જબરજસ્ત પછી ગ્રહસ્થમાં પ્રવૃત્તિ હતી અને એમાં રહ્યા છે. અમદાવાદમાં ડૉક્ટર મધુભાઈ છે, તમારામાંથી કેટલાક ઓળખતા છે. મધુભાઈ પ્રમુખ સ્વામી મહારાજ, એને સ્વામિનારાયણનો કોઈ સત્સંગ નહોતો, સ્વામિનારાયણ સાથે એને કશું પરિચય નહોતો, પણ આખો ડૉક્ટરના આપણા પરિચયમાં તે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત જોવા લાવેલા. અને એમાંથી પછી બધા કાર્યકર્તાઓને, ડૉક્ટર બાજેડિયાને બધાએ સંપર્ક વધાર્યો અને ધીરે ધીરે પછી તપાસવાના ના હોય તો સ્વામી હોય તો આવે એવું થયું. પછી એમ કરતાં કરતાં અઠવાડિયે સભામાં આવતા થયા, પછી એની અંદરથી ફરી સ્વામી સવારે આવતા થયા, અત્યારે રોજ આવે છે, દરરોજ કથામાં આવી જાય છે અને સામે જ બેસે છે. અને એ થઈ રહ્યા પછી ઠાકોરજી આગળ બેસીને 2 કલાક મારા કરે છે, 12 વાગે ઘેર જાય, ઠાકોરજી પોળે તાર ઘેર જાય, આટલો ટાઈમ કાઢે છે. આપણે સમજીએ છીએ કે બધાને આટલું અનુકૂળ નથી, એને બીજી અનુકૂળતા થઈ છે એટલે કરે છે, પણ તોય કોણ કાઢે લો. અત્યારે સ્વસ્થ છે, એને શરીરમાં કોઈ બીમારી નથી, પણ એણે હવે પ્રેક્ટિસ બી ઓછી કરી દીધી છે. કોઈ ખાસ એવો કેસ હોય ને તે જ તપાસે, બાકી તપાસતા હતા. મંદિરનું આપણું હોય તો તપાસે, કોઈ કોઈક મિત્રનું હોય કે કેવું હોય તો તપાસે, બાકી આની અંદર ઉડા ઉતર્યા છે. તો જો ટાઈમ કાઢી તો પૈસા ભેગા કરતા આવ્યા જ કરે ભેગા, પણ પૈસા બધા કામમાં નથી આવવાના. એક તો હાથે લઈ જવાના નથી, અને અહીં જે છે એ બધા કામમાં નથી આવવાના. આ એને સમજાઈ ગયું છે, હવે એનું ગોઠવાઈ ગયું છે. તો આ ટાઈમ કાઢે છે. તો જો અત્યારે જે બધા છે એ પણ આપણે જાણવા જોઈએ. તમારે હું ધારો કે મેં ઇન્ડિયાની વાત કરી, તમે કહો ઇન્ડિયામાં તો બને, અમેરિકામાં ના બને, તો તમારે અમેરિકાના હોય ને દ્રષ્ટાંતો જાણો અહીં આગળ, તો તમને આ બધો ટાઈમ કાઢવાનો નીકળશે. એટલે પહેલું તો આપણે ઇન્ડિવિડ્યુઅલી જે સત્સંગ કરવાનો છે, આપણને જે આદેશ આપ્યો છે કે પૂજા કરવાની એટલે કરવાની જ,
એમાં ફેરફાર નહીં, આ તો પરમેનન્ટ આદેશ છે. તમે પ્રચાર કરો ના કરો, મંદિરનું કામ કરો ના કરો, એ બધી પછીની વાત છે. પણ તમારે ખાવા માટે ટાઈમ નથી કાઢતા, સુવા માટે ટાઈમ નથી કાઢતા, નાવા માટે ટાઈમ નથી કાઢતા, કપડાં બદલવાનો ટાઈમ નથી કાઢતા, તો આ કાઢવાનો જ આ પ્રોગ્રામ જ છે. એ સમજાવવું જ જોઈએ કે જેમ શરીર માટે કાઢો છો તો અંદર શરીરનો ભાગ છે કે નહીં મન, તો કાઢવું પડે. ધારો કે તમે બીમાર થયા હો, કોકને બધાનો પ્રોબ્લેમ હોય અને ડૉક્ટર કહે કે હવે તમારે ડાયાબિટીસ એટલે વોકિંગ કરવાનું, વોકિંગનો ટાઈમ કાઢે કે નહીં, અમારે ત્યાં ગોલો સ્વામી ગમે ત્યાંથી કાઢે, મહંત સ્વામી ગમે ત્યાંથી કાઢે, પ્રમુખ સ્વામી મહારાજ કાઢે, જુઓ આટલી પ્રવૃત્તિમાં પ્રમુખ સ્વામી મહારાજ 90-95% સુધી વોકિંગ કરે છે, એક્સરસાઇઝ કરે છે, પ્રાણાયામ કરે છે, આ બધો ટાઈમ કાઢે છે, મહંત સ્વામી કાઢે છે. આ હું શરીરની વાત કરું છું, પણ જરૂરી લાગ્યું છે એવું જ જે જરૂરી છે, એવું જ આ જરૂરી છે કે પૂજા જરૂરી છે, ટાઈમ કાઢવાનો જ, પ્રોગ્રામમાં ગોઠવી જ દેવાનું. કદાચ કોઈ ઓછો વધતો કાઢે, એકદમ શરૂઆતમાં વધારા નીકળે, પણ પૂજા માટે ટાઈમ કાઢવાનો જ, રવિવારની સભા માટે ટાઈમ કાઢવાનો જ. થોડોક પછી એટલું શરૂ કરશો એટલે પછી આગળનું સમજાશે. તો એક તો આ કરવાનું પહેલું, આમ બીજો ટાઈમ જે કાઢવાનો છે તે આપણે ધ્યેય શું કહ્યું કે અક્ષરધામમાં જવું છે, એટલે કે અક્ષરરૂપ થવું છે, ભગવાનને પામવું છે, બરાબર ને? તો એ પામવા માટે મેઇન સાધન શું છે? મેઇન સાધન સ્વરૂપને ઓળખવાનું એ છે. તો એની પર ફોકસ કરજો. જે કથાવાર્તા કરતા હોય એણે એ વાત ઉપર ફોકસ ઉપર લઈ જવાનું કે એને ભગવાનનો મહિમા સમજાય. આપણે કરીશું પહેલાં આપણને સમજાય છે, પછી બીજાને સમજાય, એની વાત કરવાની, એમાં ઉડા ઉતરવાનું. પછી કેવી રીતે સમજાય, કોને સમજાવવાનું છે, કેવી રીતે સમજવાનું છે, પણ એ આપણે જાણવાનું. એટલે જો ભગવાનની વાત બરાબર સમજાય ને તો બધું કામ સરળ થઈ જશે. પણ એ સમજવા માટે ખાલી તમે કહી જાઓ એટલું પૂરતું નથી, વાંચી જાઓ એટલું પૂરતું નથી, થોડુંક આપણે કરવું પડે છે. પેલું વાક્ય જ્ઞાન પુરુષ સ્વામી બોલ્યા હતા, મહંત સ્વામી બોલે છે, યુ હિયર યુ ફરગેટ, યુ સી યુ રિમેમ્બર. એટલે આ બધું ઓડિયો વિડીયો કાઢ્યું છે, કારણ કે બધાને નથી બધું યાદ રહેતું. પણ યુ ડુ યુ નો, તો જો સ્વરૂપ જાણવાનું છે, સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ જાણવાનું છે. 50થી વધારે વતનામૃત એવા છે જેમાં સાધનામાં મુખ્ય વસ્તુ સ્વરૂપ જ્ઞાન છે. તમે બધા હવે જરૂર થોડો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે. 2-3 વતનામૃત જોશો ને આ વાત આવશે કે સ્વરૂપને જાણો, શબ્દ જુદા વાવરે, નિર્દોષ જાણે નિર્દોષ થવાય, નિશ્ચય જાણે તો દોષ ઠરે, નિશ્ચય જાણે તો ગુણ આવે, સ્વરૂપને સમજો તો આમ આ જ વાત આવશે. જુઓ હવે કેવી રીતે જાણવું, તો સમાગમમાં આવે તો જણાય, તમે આવ્યા છો તો થોડુંક તમને જણાય છે, પણ જેમ વધારે આવો એમ વધારે જણાય, એટલે આ રાખવાનું. પણ પાછું ભૂલી જવાય એટલે પછી તમારે વિચાર કરવો પડે. હવે બધું કંઈ સમાગમમાં બધું કહેવાતું નથી, કારણ કે મર્યાદા આવી જાય છે, સમયની મર્યાદા આવી જાય છે. પણ ભગવાને તમને બુદ્ધિ આપી છે તો તમારે એનો વિચાર કરવાનો, એ વાંચવાનું, સાંભળવાનું. કોઈ ઘરની અંદર, ઘણાના ઘરમાં બધા બધી બધા સત્સંગી છે અને બધા બુદ્ધિશાળી છે, તો બેસીને ગોષ્ઠી કરો તો તમને એ સ્વરૂપ જણાશે. ઘણા કરે છે સભા, નથી કરતા એવું નહીં, પણ થોડાક ઉડા ઉતરે અને એની અંદર કરે તો એ સ્વરૂપ સમજ્યાશે. પણ તો એ વધારે ક્યારે સમજ્યાશે, એમનું કંઈક કાર્ય કરશું ને ત્યારે, એ વર્ષશું ત્યારે. તો સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય આપણે કરવાનું છે, એને માટે સમય કાઢવાનો છે. અને આ કંઈ આપણે આજ્ઞા કરી છે એવું નથી, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે. આવો સીધો શબ્દ નથી લખ્યો, પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે 36મા શ્લોકમાં કે પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ એ બીજાને ભણાવવી. બરાબર? તો હવે તમે ધારો કે ભાઈ આ બટુકભાઈ છે, એ ડૉક્ટર છે, એટલે ડૉક્ટરની વિદ્યા ભણ્યા છે, તો તમારી વિદ્યા કોકને ભણાવવી જેટલું શક્ય હોય એટલું. પણ તમે એક બીજી વિદ્યા ભણ્યા છો, એ કઈ છે? બ્રહ્મ વિદ્યા. તો એ ભણાવો, કોકને ભણાવો, એ શોધો હવે કે કોને ભણાવવી મારે, કે મને ટાઈમ નથી, મારે પ્રેક્ટિસમાં ક્યાં ટાઈમ કાઢવો. પણ પ્રેક્ટિસની અંદર કાઢો, એમાં હોતાય એ ટાઈમમાં ટાઈમ કાઢવાનો. હવે જુઓ, કેટલાક એક ટાઈમમાં ડબલ ટાઈમ કરે છે, એ કરવાનું. તમે પેલો ઓવર ટાઈમની વાત નથી કરતો, એક ટાઈમની અંદર બે કામ. ગાંધીજીએ આખી શ્રીમદ ભગવદ્ ગીતા દાંતણ કરતાં કરતાં મોડે કરી છે, એને નો ટાઈમનો પ્રોબ્લેમ હતો. આપણા સ્વામી છે પેલા ભક્તિસાગર સ્વામી, બરાબર, એણે ફાજલ ટાઈમની અંદર 500 કીર્તન મોડે કર્યા છે, નો ટાઈમ, એમને જ દાંતણ કરતાં કરતાં એને
મોટા ભાગના સંતો બધા સંડાસની અંદર બધા પેલા મૂકી રાખ્યા છે પાટિયા જેવું, તે પોતાના કાર્ડ અંદર લઈ જાય અને મૂકે અને જતા જતા મોડે કરે. કેટલાક તકતા, મારા તકતા તો હોતા નથી, પણ ત્યાં પેલા દિવાલ હોય છે તે ત્યાં આગળ કાગેરા ચોંટાડે અને બ્રશ કરતા કરતા પાછા શ્લોકો મોડે કરે છે. કેટલાક સંતો જાગા કૌમુદીના બધા સૂત્રો એ અઠવાડિયાની અંદર આવી રીતે ફરતા ફરતા જ બોલી જાય. અમે પહેલાં મુંબઈ રહેતા તો એક પાર્ષદ હતા, નામ ભૂલી ગયો છું, તો એ આખી કૌમુદી, પહેલાં લઘુ કૌમુદી હતી, તો એ નીકળે અને ત્યાંથી આખી કૌમુદી બોલી જતા. આપણે હર્ષદભાઈ દવે, એમણે જનમંગલ નામાવલી મોડે કરેલી, તો બાથરૂમમાંથી નીકળે નહીં ને અને કપડાં પહેરવાની શરૂ કરે ને પૂજામાં બેસે ત્યાં સુધી બાકી જન્મંગલ નામાવલી બોલી જાય. હવે ક્યારે બોલવી? આ તો દાખલા આપણે આપીએ છીએ. આવા ટાઈમ કાઢે છે કુરિયન સાહેબ. ડેરી ટેકનોલોજીમાં વર્લ્ડમાં એનું નામ બોલાય છે. તે પેલા જ્ઞાન વસલ સ્વામી પેલા યુવકમાં હતા અને એકવાર મળવા માટે ગયા હતા, તો એની જોડે વાત કરે, વાત બરાબર વ્યવસ્થિત કરે, ધ્યાનથી સાંભળે. તો વાત કરતાં કરતાં એની બધી ટપાલ હતી ને જે એને જ ખોલવાની હોય, આમ તો એને કેટલીક તો એને સેક્રેટરી ખોલે પણ કેટલીક કોન્ફિડેન્શિયલ તો પોતાને ખોલવાની હોય. તો આમ જ્ઞાન વસલ સ્વામી જોડે વાત કરતાં કરતાં જાય અને આમ ટપાલ બધી ખોલી નાખી અને કાઢીને બહાર મૂકી દીધી અને આમ વાત કર્યા કરે. પછી જ્ઞાન વસલ સ્વામી જુએ, પછી વાત પૂરી થઈને પછી જ્ઞાન વસલ સ્વામી કહ્યું, સાહેબ તમે તો બધી ટપાલ ખોલી નાખી, તો કે જુઓ તમારી જોડે વાત કરી, તમે અત્યારે વધારે વધારે મારા માટે વધારે અગત્યની વ્યક્તિ છો, પણ મારે ટપાલનું કામ એ છે, મારે જ કરવાનું છે, મારો સેક્રેટરીને જ કરવાનો, આ ટપાલ મારે જ ખોલવાની છે. એટલે મેં આ ખોલી નાખી, હું તમારી વાત કરતાં કરતાં ટપાલ વાંચું તો બે ધ્યાન ના રહે, પણ ખોલી તો શકાય, હાથ તો કામ કરે, ટાઈમ એ રીતે નીકળે. તો હવે તમારે આનો સ્ટડી કરવો જોઈએ કે દુનિયામાં જે આગળ વધ્યા છે એ પોતાના એક ટાઈમમાં ડબલ ટાઈમ કેમ નું કરે છે, તો એ શોધવું પડે. યોગીજી મહારાજને તમારામાંથી કેટલાક જોયા છે જીવનચરિત્રમાં, યોગીજી મહારાજ કોઈ દાડો નવરા રહે જ દે, કોઈ નવરા રહેવા દે નહીં, એ કંઈક ને કંઈક ભાઈ કશું કારણ કર્યા જ કરે. અમે સ્વામી જોડે ફરતા જેવા મોટરમાં બેઠા નથી અને સ્વામી શરૂ કરે, કીર્તન બોલો, વાતો બોલો, પછી પૂરું થાય તો કે વાત કરો. આ શું, કોને વાત કરવાની? સ્વામીને વાત કરવાની? સ્વામી વાત કરાવડાવે. લ્યો યોગીજી મહારાજ 61માં માદા થયેલા, તે ઈશ્વરચરણ સ્વામી અમે હું બધા સેવામાં હતા, આખા 262 વતનામ્રત સ્વામી મારી પાસે વંચાવેલા, રોજ માર વાંચવાનું અને પછી એક વતનાવ્રત વંચાઈ રહે એટલે મને કે આખા વતનાવ્રતનો ભાવાર્થ કહી જાઓ. 262 ભાવાર્થ હું કહી ગયેલો સ્વામીને, મને જેટલું યાદ રહે એટલું, મારે ધ્યાન રાખવું પડે, મને બધું કેવડાવે. લે તો જો મને જોડ્યો, આ સ્વામી તો માદા હતા, લોકો જાણે માદા છે એટલે ઉતા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આંખનું ઓપરેશન કરાયું હતું અને પેલા ડૉક્ટર જયસિંહ ત્યાં બોસ્ટન હતા, તો સ્વામી તો અંદર સૂતા, લોકો કે આરામમાં છે, પણ બધી જ ચોપડીઓ સ્વામી ત્યાં વાંચેલી, એટલે વંચાય તો નહીં એમનાથી, પણ સૂતા સૂતા સાંભળેલી, તો ટાઈમ કાઢ્યો કે નહીં. અત્યારે તમને ખબર નહીં હોય પણ આપણું જેટલું લિટરેચર બહાર પડે છે ને સ્વામી બધું વાંચી જઈશ, તમારામાંથી કેટલાકને ખબર જ. સ્વામીનો નાસ્તાનો પ્રોગ્રામ અને જમવાનો પ્રોગ્રામ બપોરને રાત્રે એમાં બધું વંચાઈ જઈશ. અને એ આપણું સાહિત્ય તો બરાબર છે પણ ધારો કોઈક લેખાણ તો એ વંચી જાય, બધું સ્વામી તમે ફટ લઈને ખબર પડી જાય. આ બધી કેસેટોના બધું છે ને બધું જોવાઈ જાય, આ બધું જેટલું નવું પડ્યું ને તમારું ફટ લઈને સ્વામી ટાઈમ કાઢી દે, આ ટાઈમે ગોઠવી દેજો એટલે બધું જોઈ લે. કહેવાનું શું છે કે આ જાગૃતિ છે. તો આપણા ગુરુ આ રીતે કરે છે, બહાર બધા લોકો દુનિયામાં આગળ વધ્યા છે તો આ રીતે કરે છે. તો આપણે આપણું કામ, અમુક કામ છે ને આ તો જાગૃતિ બધા જો શક્તિ તો પડેલી જ છે, નહીં કાઢો. અત્યારે જો મોટા ભાગના તમે બધા જો છો, તમારે ટ્રાવેલિંગ બહુ થતું હોય છે, તો ટ્રાવેલિંગની અંદર તમે કંઈક પ્રવચન સાંભળી શકો કે નહીં, તમારે એમને એમ ઘેર ટાઈમ નહીં રહે તો સાંભળતા જવું, ભલે ઓછું સંભળાયું તો ઓછું, જેટલું સંભળાયું એટલું, પણ સાંભળી લો તો સંભળાય કે નહીં, તો કેસેટો સાંભળવી તોય થશે. એ પેલું ચંદ્રહાસ છે કે ગયા, આ બેઠા આ ચંદ્રહાસને મેં વાત સાંભળી હતી. પહેલાં એનો સત્સંગ નહોતો, એના પત્નીનો સત્સંગ, પછી એમણે પેલા વિવેક સાગર સ્વામી એલએમાં હતા પહેલાં, ત્યાં વિવેક બધી કેસેટો આપી અને આ પેલું ટ્રાવેલિંગ કરતાં કરતાં લાવતા કેસેટો સાંભળીએ બેઠા બેઠા, તે સાંભળીને આ સિગારેટ પીતા હતા, આની સિગારેટ કેસેટમાંથી ગઈ છે. લે તો જો અસર થઈ કે નહીં, હવે કદાચ બધા નાય થાય પણ થઈ અને અસર થઈ તો આ બધો ટાઈમ છે. તો જે સંજોગોમાં આપણે મુકાયા જ છીએ એમાં કેમ ટાઈમ કાઢવો, કેમ સત્સંગ કરવો અને સત્સંગ કરી છે તો કેમ વધારે કરવો, એ વિચારો બધા વિચારે છે ને આવી રીતે, બધા પોતપોતાના ક્ષેત્રની અંદર વિચારે છે જે સંજોગોમાં મુકાયા, પણ એમાંથી કેમ રસ્તો કાઢવો. હમણાં તમે મેં ગઈકાલ વાત કરી હતી, અહીં કરી હતી મને ખબર નથી, પેલો અંધ માણસ એવરેસ્ટ પર ચડી આવ્યો, સાંભળ્યું? હવે એને ડિફિકલ્ટી છે, પણ એણે નક્કી કર્યું
તો પહોંચ્યા તો આવા તમે જુઓ દુનિયાની અંદર કેટલા બધા જાત જાતના માણસો, તો એને ડિફિકલ્ટી છે, તો તમારે ટાઈમની ડિફિકલ્ટી છે, કોઈને પૈસાની ડિફિકલ્ટી છે, કોઈની શરીરની ડિફિકલ્ટી છે, પણ એમાંથી રસ્તા કાઢે છે. આ લંડનમાં પેલા મોતીભાઈ છે, પેલો હિતેશ કોન્ટેક્ટ ફ્લોરિડામાં છે એના બાપુજી, એ મોતીભાઈ આજે એની ઉંમર હું માનું છું ત્યાં સુધી 85 ઉપર છે, રોજ મંદિરે આવે છે, 2 ટ્રેન બદલીને આવે છે અને આંખે દેખાતું નથી. તમે સામે ઊભા હો તો આ નિલેશભાઈ છે ખબર ના પડે, તમે બોલો તો ખબર પડે, પણ તે આવે છે અને એકાદશી નિર્જરા કરે છે. હવે હમણાં ખબર નથી, લેટેસ્ટ વચમાં મળ્યા હતા, અને તમને આશ્ચર્ય થાય, 85 વર્ષના માણસ, જેને માણસ ઓળખાતો નથી, એણે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી છે. કઈ રીતે આપી છે? એ શું કરે છે ખબર છે? મંદિરમાં આવે ને તો અમુક આવા વડીલોને બહુ કામ કરવાના હોય, બેસીને થોડું ધ્યાન રાખવાનું હોય, એમાં 2-4 ભેગા થાય પણ કોકને પાછું દેખાતું હોય ને, એટલે એની આંખનો ઉપયોગ કરે. પોતાનું તો આંખ નથી પણ બીજાની આંખ, આપણે ના દેખાતું માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ ને એવું. એટલે પછી પેલાની બાજુમાં કહે કે તમે વાંચો હું સાંભળું, એ રીતે સાંભળે. પછી એમાં પાછો પૂરતો ના મળે ટાઈમ, કારણ કે ટ્રાવેલિંગમાં ટાઈમ જાય, તો બધા પુસ્તકો કેસેટ કરી લીધા, ઘરમાં કહી દે કે આ પુસ્તક તમે બોલતા જાઓ, કારણ કે મારાથી મને દેખાવાનું છે જ નહીં હવે, એ ભૂલી જ જવાની છે આંખ, આંખ છે જ નહીં હવે, અને છતાં મારે રસ્તો કાઢવો છે, પણ આત્મા તો છે જ. આપણે કહે છે કે આત્મા અજર છે, અમર છે અને જ્ઞાનરૂપ છે, તો પછી જ્ઞાન નહીં કરવાનું છે, ગમે ત્યાંથી નીકળશે. તે પછી એ કેસેટ કરી લે, અને કેસેટ કરી અને પછી કેસેટ સાંભળે, આ રીતે કરે. અને પરીક્ષા આપવાની તો લખી તો શકે નહીં, પણ લઈએ આપણે આપીએ છીએ તો થાય છે કે નહીં. મેં એક માણસને જોયેલો અટલાદરા આવેલો, એ માણસ આમ જરા લંગાય, આપણે હરિભક્ત જ હતા, આમ જરા ગુણ બુદ્ધિવાળા. તો મેં કહું કેમ લંગાવ છો? તો કે પગ જ નથી ઉતારી, ચાલે છે ને? કે લાકડાના છે, સુરતથી ટ્રેનમાં આવેલા લ્યો. તો જો તકલીફ છે પણ માણસ કામ કરે છે કે નહીં? તો દરેકના તો તમારા સંજોગો છે તો તકલીફવાળા છે, કોઈને મોટલ છે, કોઈને આ છે તે છે, પણ એમાંથી તો આ બધા દાખલા લઈ અને પછી જે સત્સંગ કરતા એ જોવા, બહાર જે બધું કરતો એ જોવું, પણ પહેલો આપણો સત્સંગ વ્યવસ્થિત કરવો, પહેલો આપણો કરવો, પછી તમારા કુટુંબમાં જેટલા તમારા નજીકના સગા હોય એને કેમ થાય વિચાર કરવો, આ કામ છે, શોધી કાઢો. અત્યારે અમે અહીં છીએ બરાબર, 16 ડિસેમ્બર સુધી છીએ, તમારા જેટલા સગા હોય અને જે કોન્ટેક્ટમેન કહેવાની જરૂરત નથી તો આવવાના જ છે, પણ જરાક ઢીલા હોય અને ના આવવાના હોય તો પૂછી લેવું, તમારા કોઈક સગા હોય પણ એમ આવવાના, પણ અમે મંદિરમાં ગઈને અમે આવતા, પણ શિબિરમાં ના આવવાના હોય તો ફોન કરવો, આ અમારે આણે જો તૈયાર કર્યું, આપણે રાજુએ અને બીજા બધા ત્યાંથી જેક્શનમાં આખી બસ લઈ આવ્યા, હે 60 જણા, તો બીજામાંથી આવી, એ લોકો, એ લોકોનું બધું વેરણ છેરણ છે, બધું કેટલા દૂર દૂર બધા છે, પણ એક જણ અંદર જાય, બધા હલાયા છે બધા, તો બધા આવ્યા કે નહીં? હવે હવે હવે હવે આજે શિબિર પૂરી થાય છે, હવે બીજી પાછી થવાની છે, તો તમારા કોઈક સગા હોય એને કહેવું તો ખરું, શિબિરમાં ના આવે તો વાંધો નહીં, દર્શન તો આવે. અને આધારો કે તમે કહો આજે કહ્યું ના આવ્યો, કાલે આવશે, સંતોષ હશે ત્યારે આવશે, સ્વામી હશે ત્યારે આવશે, પ્રયત્ન છોડવો નહીં. કારણ કે આપણી વાત સાચી છે, યાદ રાખો આ બધા કાર્ય થયા છે એમને એમ નથી થયા. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કઈ રીતે થયો જાણો છો? અમને વાત જાણવા મળી હતી, એક પાદરીને પુણે અપોઇન્ટ કરવામાં આવ્યો, એક પણ માણસ ખ્રિસ્તી નહોતો ત્યારની વાત છે, અને એક પાદરીને મૂક્યો. એ માણસે કેવી રીતે શરૂઆત કરી જોજો, એણે શોધી કાઢ્યું, આખું ગામમાં ફર્યો અને સર્વે કર્યો કે વધારેમાં વધારે માણસોની નજર મારા ઉપર પડે, અને જો યોગ આવે તો હું સંપર્ક કરીશ એવી કઈ જગ્યા છે. સર્વે કરવો પડે, આંખ નીચે આડેધડ નહીં કરવાનું, એ ખૂણામ જઈને ઊભા રહેવાનું નહીં, એ તો હવે જ્યાં ખેલ ખેલાતો હોય ત્યાં જ ખેલવાનું. મોટલ ક્યાં કરવી તો એ વિચારવું પડે ને, વેપાર ક્યાં કરવો એ વિચારવું પડે. તો એણે વિચાર્યું અને પછી એવી જગ્યાએ ઊભો રહ્યો. એ માણસ 6 મહિના એક ઠેકાણે ઊભો રહ્યો, ફોર 6 મંથ્સ 8 અવર્સ ડેઇલી, એક માણસ એને પૂછતો નથી કે નિલેશભાઈ તમે કોણ છો, પૂછતો નથી, તો એ હિંમત હારતો નથી કે મારે આ વાત પ્રચાર કરવી જ છે, બસ ગોલ ધ્યેય, તો જ કામ થાય, નહીં તો થાય જ નહીં. એમાં એક માણસ 6 મહિના પછી એને વળી કંઈક શું સૂઝ્યું તે એણે નોટ કર્યું, પણ એણે ઊંધું નોટ કર્યું. એણે કે આ વિચિત્ર માણસ ક્યાંથી ઊભો છે અહીંયા, હવે ચામડીવાળો ને આ બધા ડ્રેસવાળો ક્યાંથી આવ્યો છે? એક પથ્થર લઈને કપાળમાં માર્યો અને લોહી નીકળ્યું. પેલો માણસ હમો થતો નથી અને મોડું બગાડતો નથી, એને લોહી નીકળ્યું તેમ દબાઈ દીધું અને પછી પાછો ચાલુ રાખ્યું.
જેને પથ્થર માર્યો હતો ને એને એમ થયું કે આ માણસ હું કેટલા દાડાથી જોઉં છું, ઊભો ને ઊભો ને ઊભો રહે છે અને એને હું પથ્થર મારું છું તો એ વિરોધ કરતો નથી. લાવ જઈને પૂછું કે ભાઈ તમે કોણ છો અને કેમ ઊભા છો, અને મેં તમને પથ્થર માર્યો તો તમને કંઈ થયું નહીં કે ના કશું ના થયું, કે કેમ ના થયું, કે મને આનંદ થયો, લે આઈ એપ્રિશિએટ કે તમે મને પથ્થર માર્યો. ઓ તારીનો આવો વિચાર આવે બટુકભાઈ, તો પેલો કે શેનો આનંદ થયો કે તમે મને મારી નોંધ લીધી, ભલે નેગેટિવ નોંધ લીધી પણ તમે મારી નોંધ લીધી. નાવ આઈ ફીલ દેટ માય વર્ક વિલ સ્ટાર્ટ. અને પુનામાં એ રીતે સત્સંગ થયો છે. આજે કેરાલા મારો ખ્યાલ છે ત્યાં સુધી મોર દેન 50% ક્રિશ્ચિયન સ્ટેટ છે એમ કહી શકાય. કેરાલાની પોઝિશન એવી છે. હા, વિચ સ્ટાર્ટેડ કેરાલામાં પાદરીઓને મોકલ્યા એ પરદેશથી, કયા દેશમાંથી ગયા મને ખબર નથી, પણ પાદરીઓ બધા ઊભા હતા અને કહ્યું કે કેરાલા જવાનું છે. હુ ઇઝ રેડી? 15 જણા ઊભા હતા, બધા ઊભા થઈ ગયા. વી આર રેડી, ઓલ રાઈટ. પછી જેને સિલેક્ટ કરો ને તેને એકને સિલેક્ટ કરવાનું કે જાઓ, અને એનું ખૂન થઈ ગયું. સમાચાર આવી ગયા ખૂન થઈ ગયું છે. પછી બીજા પાદરીઓ ત્યાં ઊભા હતા, એમને કહ્યું કે આપણું એક પાદરીઓનું ખૂન થઈ ગયું છે, બોલો કેરલા જવું છે, કોણ જશે? બધા તૈયાર. 15 પાદરીઓના ખૂન થયા છે. હિસ્ટ્રી જાણો, અમસ્તો કોઈ ધર્મ પ્રચાર નથી થતો. ભોગ તો આપ્યો છે, અત્યારે આપણે બેઠા છીએ આ મકાન મંદિરની અંદર, અને આ મંદિર થવાનું છે અને આ બધા થયા છે. પરમહંસોએ શું ભોગ આપ્યો છે જોજો, શાસ્ત્રી મહારાજે શું ભોગ આપ્યો છે જાણજો. નતા દાણા, નતા માણા, નતા નાણા અને નતા પાણા. સમજ્યા બટુકભાઈ? પાણા એટલે પથ્થર, એટલે મટીરિયલ. નાણા ડોલર, અને નતા દાણા ખાવાનું નહોતું, નતા માણા. આવો પાવરફુલ કોઈ માણસ નહોતો. આ તમારા તો એન્જિનિયરો છે, ડૉક્ટર છે, સર્જન છે, મોટલવાળા છે, કેટલા બધા છે. અહીં તો કોઈ નહોતું. શાસ્ત્રી મહારાજ પાસે કેટલા પ્રોબ્લેમ હતા, પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે નહીં, જો બહારની ક્યાં વાત, આપણે કર્યું છે એની પર ઉભા છીએ. આપણે યોગીજી મહારાજ એ રીતે કર્યું છે બધું જાણવાનું. હવે એવું કંઈ અત્યાર નથી થવાનું, પણ તમારે ડિફિકલ્ટી છે, તમારા સંજોગો પ્રમાણે તમારે ડિફિકલ્ટી છે. તમારે ઘરના કામ છે, વ્યવહારના કામ છે, બધું છે. એમને જુદું હતું, દરેકને છે, અને એમાંથી આ બધું કર્યું છે. તો જો પરોક્ષનું પણ જાણવાનું, કે જાણવામાં આવી જાય તો આપણું પણ જાણવાનું લોકો શું કરે છે. વચમાં અમદાવાદમાં હતો, લોકો જુઓ એના પાદરીઓ તો કામ કરે બરાબર છે, પણ તમારા જેવા હરિભક્તોની વાત કરું છું,

સૌ થાય છે. હવે હરિભક્તોને જોઈને બહુ ઉમંગ થાય છે. આપણે તો તપાસીએ તો સો ભલે પણ તપાસી જો મહારાજ જે વાત કરે છે એ આપણા માટે કરે છે કે તમારે પણ આવા સ્વભાવ રાખવા, નહીં તો પોતાના વખાણ માટે નથી કરતા પણ આપણને આ સ્વભાવ કહેવાય એ રીતે મહારાજ કહે. તો મહારાજ સીધી વાત કરી કે અમારો અંત પ્રથમ અમારું અંગ કહીએ, અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. પહેલાં તો આ વાત આપણે ઘણું છેટું પડે છે, ઉમંગ થાય પણ તમને ઓળખીતા જાણીતા છે પણ બધા હરિભક્તોને જોઈને ઉમંગ ના થાય, તો મારા સમગ્રપણે વાત કરે છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે એમાં અંતરમાં બહુ દુઃખ થાય છે. જો બીજી વાત, અમારા કોઈનો દોષ દેખાઈ જાય એટલે આપણે જતા હોઈએ અને ઓલા રસ્તામાં બધા ગંદકી હોય એને એક જરાક લહેર આવે તો આપણને કેટલું બધું થાય. તો મહારાજે કહ્યું કે અમારા કોઈનો દોષ દેખાઈ જાય. હવે મહારાજે આટલી કક્ષાએ વાત કરે છે અને આપણે અભાવ ગુણ લઈએ છીએ. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય, દુઃખ નહીં ઘણું દુઃખ થાય છે. કોઈને જરાક દોષ દેખાઈ જાય તો અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. એટલે આ સ્વભાવ મહારાજને ક્યાં સ્વભાવ છે પણ આપણે શીખવાડે છે કે તમારે પણ આવા અંગ બનાવવા. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અંતરમાં ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણે કેટલું દુઃખ થાય છે એ જોવાનું છે. આપણે તો ધામધૂમથી અવગુણ માની લઈએ, અવગુણ આવી જાય તો શું વાંધો છે એવું મનમાં રહે છે પણ દોષની પરવા કરતા નથી. ઘણી વખતના દોષ દેખાઈ જાય તો એવું અંગ આપણે બનાવવાનું છે. કોઈનો દોષ અમારાથી દેખાય અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. હવે કોઈનો દોષ દેખાઈ જાય તો એને રાજી કરીએ અને જે રીતે રાજી થાય એ રીતે રાજી કરીએ ત્યાં અંતરમાં શાંતિ થાય. તો મહારાજે કેટલી અભાવ ગુણ માટે કેટલી બધી ચાવી મારી, ચાવી ઉપર જો આપણે અમે ગયા હતા એક તિજોરી જોઈ હતી તો તિજોરીમાં ત્રણ ખાંચા હતા. પહેલું ખાંચો તો ઉપર રહી, બીજો ખાંચો અંદર ડિટેલ અને ત્રીજો ખાંચો વસ્તુ હોય એ પામી આપણે. એટલે મહારાજે અભાવ ગુણની કેટલી વાત કરી, ત્રીજો ખાંચો અભાવ ગુણ લેવા જ નહીં. પ્રથમ મારું અંગ કહીએ, અમને હરિભક્ત જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે અને તેને રાજી કરીએ છીએ ત્યાં અંતરમાં શાંતિ થાય છે. મારે કેટલું બધું કહ્યું, કોઈનો દોષ દેખાઈ

0: હવે એને રાજી કરીએ. દોસ્ત થઈ જાય એટલે જરા એક લહેર આવી દોસ્તની, જથ્થાબંધ નહીં, જરાક દોસ્તની લહેર આવી જાય તો મારા બહુ દુઃખી થાય છે. અને તેને રાજી કરીએ ત્યારે છુટકારો થાય. એને ગમે એવી રીતે રાજી કરીએ ત્યારે મારા બહુ દુઃખ થાય. અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાની? જેનો દોષ દેખાઈ જાય, જરાક દોષ દેખાઈ જાય તો તેને રાજી એ જે રીતે રાજી થાય એ રીતે રાજી કરીએ. એને અભાવ ગુણની એકદમ જડબેર સલાટ ના પાડી છે. અને તેને રાજી કરીશ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. આ આપણે વિચારતા જ નથી. કઈ અભાવ ગુણ આવી જાય, આવે અમે શું કરીએ? પોતાને ઉપર દયા ના ખાવી, એને રિમાન્ડ ઉપર લેવું. અભાવ ગુણ જો મહારાજે આટલું બધું કહેશે એટલે આપણે પણ ખૂબ તકેદારી રાખે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. અને આપણે એક એકથી અભાવ એક એકથી એવા નકામા છે એવો બધો વિચાર કરીએ. મહારાજ સવરો વિચાર કરે એક એકથી ગુણે કહીને અધિક છે. અને તમે શોધવા જાઓ તો મળે જ, પણ આપણે એવી દ્રષ્ટિ જ નથી. એટલે અભાવ ગુણની વાત અંતરમાં ઠરેલી છે. તેને રાજી કરી છે ત્યારે અંતરમાં શાંતિ થાય છે. સંતો ભક્તો એક એકથી ગુણે કંઈ ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસ અતિ આનંદ રહે છે. મહારાજ આપે આ અંગ આ જાતના અંગ કેળવણ અભાવ ગુણ અવરા ગુણ નહીં તો જે મહારાજે કહી કેટલી સુંદર વાત કરી. અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. એટલે આપણે આવા ગુણો કેરવા, કોઈનો ગુણ કોઈનો ગુણ દેખાઈ જાય, સેવા થઈ જાય તો અતિ આનંદ રહે. આહા, અક્ષરધામનું સુખ એ રીતે રહેવું. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. એટલે આપણે સૌરું ગુણગાન કરવાની વાત આવી. મારા શ્રીમાં જ વાત કરે છે એટલે કેટલી કક્ષાની વાત કરે કે આપણે પણ આ ગુણ કેળવવા જ. અમારા હાથ તેમની સેવા બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. અને પછી બીજી વાત કરે છે, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. સેવા ના થાય, આપણે પહેલામાં પહેલું સવારે ઉઠતાની સાથે કોની સેવા કરી, કોનો ગુણ લેવો છે એનાથી શરૂઆત કરી. બીજી વરસ અવરી સવરાત કરીએ તો દોષ દોષ દોષ અને તમે ખાડામાં નાખે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. હવે જરાય દુઃખ થતું નથી, ના મળે તો કાંઈ નહીં એવું રહે. પણ સેવા શોધવી, સેવા શોધવી, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. તે અપાર દુઃખ, આપણે સહેજ પણ દુઃખ થતું નથી અને મહારાજ કે અપાર દુઃખ થાય. તે અપાર દુઃખ એવું થવું જોઈએ તો આપણે આ ગુણ મહારાજ કરે. આવી રીતે ભક્તિ સેવા બધું કરવું, ગુણ જ લેવાની વાત. પછી બીજી મહારાજ કહે, એક હરિ ભક્ત બીજા હરિ ભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. પછી દબાવવાની વાત થાય, દબાવવાની અનેક રીત છે, પ્રવચનથી એના કરતાં સારું પ્રવચન કરીએ તો એ દબાઈ જાય. અને એ તો સામાન્ય વાત છે, પણ રીતસર દબાવે એક હરિભક્ત બીજા હરિભક્ત દબાવે એટલે એનું કંઈ ચાલવા ના દે, એને દાબમાં રાખે અને એનું ખોટું તો ઈચ્છા ઈચ્છે, ભલે ના પડતા પણ ખોટી ખોટી ઈચ્છા થાય એના માટે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતર ભાવ આવે છે. મહારાજ શબ્દો વિચારવા જોઈએ કે આવા અંગ આપણે કેળવીએ, કોઈને દબાવવાની, કોઈને દુઃખી ના કરવા, બધા નમતા રહેવું. આ સત્સંગ મળ્યો છે, નમતા જ રહેવું, નમતા જ રહેવું, એ વાત આવી. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતર્ભાવ આવે, તરત ઇન્સ્ટન્ટ, ઇન્સ્ટન્ટ કોફી, તરત તરત અભાવ આવે છે. મહારાજને તો અભાવ આવે નહીં કંઈ, પણ એ આવી રીતે કોઈને દબાવવા ને કરવા એ આ સત્સંગમાં જોઈએ જ નહીં. તો નમતા જ રહેવાની વાત છે. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય. જે દબાવે છે, જે હરિભક્ત બીજા હરિભક્ત દબાવે છે એની વાત કરી મારે. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય. કેટલું બધું મારે લખ્યું, કેટલે આ સત્સંગમાં નમતા જ રહો, નમતા જ રહો તો અંતરમાં શાંતિ થાય, સુખ થાય. નહીં તો એ ભલે ઉપરથી વાત કરતો હોય પણ અંતરમાં ક્લેશ ને અશાંતિ રહે જ. બે બરોબર આ બે જણ ઝઘડતા હોય તે દેખી અંતરમાં ભાવ થતો નથી. શ્રીજી મહાજ અને ગુણાતી દાન સ્વામી પણ કહ્યું, સત્સંગમાં બરોબરિયા પણ રાખવું નહીં, બરોબરિયા થાય એ મોટી ખોટ છે. પછી મહારાજ કહે છે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. લક્ષણ બતાવે છે, કયા કયા લક્ષણ એમાં હોય એની વાત મહારાજ કહે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, એમ અંતરમાં અતિશય ડરતા રહે. જો મહારાજ અતિશય ડરતા રહે, રખે કોઈને દ્રોહ થઈ જાય, એવા બીતા બીતા મારે કહે કે કોઈ દ્રોહ ના થાય. અને અંતરમાં એટલે કોની સેવા ગ્રહણ કરીએ છીએ? શ્રીજી મહારાજ વાત કરે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનું રખે દ્રોહ થઈ જાય, એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ એટલે ક્યારે ટાઈમ મળે ઘણ ખોદવાની સમય મળે, રાત દિવસ એટલે 24 કલાક ગુણ જ ગાયા કરે. તો મારા એવાની સેવા માં અંગીકાર કરે છે. બીજા બધાની એમ તો ફાલતું ફળ બધું દેખાવ કરે એ સેવા ગ્રહણ ના કરે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, એમાં અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે, એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. આવા ભક્ત હોય તો આ સત્સંગ મળ્યો છે, સત્સંગ આવ્યા છે, શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપી ભગવાન મળ્યા છે, આ બધું અને આ બધું જૂથણા કરીએ કેવું કહેવાય. તો આપણે આ જેને સત્સંગ મળ્યો છે એ તો બહુ સાવધાન રહેવું. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, મંત્રમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એટલે આપણે આ માર્ગ પકડો, રાત દિવસ ગુણ ગાય તો એ મહારાજને બહુ ગમે છે. એ રાત દિવસ સેવા કરે અને ભક્તનો દ્રોહ કરતો હોય અને કંઈ વાંકું ચૂકું બોલતો હોય તો મહારાજને અતિશય મારને ના ગમે. અને પછી કયા કઈ સેવા ગમે છે? એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી છે. ભલે અમારી સેવા ના કરતો હોય, જો આપ પકડી રાખવા જોઈએ છે, આપ બધું આવી જાય. મારા કે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. કેવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ? જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એ ના કરું, એમ અંતરમાં અતિશય ડરતો રહે, અતિશય ડરતો રહે રખે ભક્તનો દ્રોહ થઈ જાય, રખે ભક્તનો દ્રોહ થઈ જાય એમ અતિશય ડરતો રહે. અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે, એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. એવા ભક્તની સેવા ગ્રહણ કરે. સેવા મન કરો વચને સેવા હોય. તમે દેહે કહીને સેવા આપે, દેહ કહીને સેવા એ જ સેવા માનીએ છીએ. પણ મન કરો વચને સેવા કરે એટલે મનથી ગુણ ગાયા કરે. તો મનમાં બધાનો ગુણ રે અંતરમાં, તો એ સેવા થઈ જાય. આપણે દેહ કહીને સેવા થાય ના થાય એ વસ્તુ જુદી છે. એમાં દાતે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે, એવા ભક્તની સેવા અંગીકાર કરતા મારી છાતી ઠરે છે. એવા મહારાજ અવારી જાય. એવા હરિભક્ત, હરિભક્ત ગમે હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, બધી કોઈ બીજી સ્થિતિ ના હોય, તો એમ મહારાજ કે એવાની સેવા અમને ખૂબ ગમે છે. ભલે અમારી સેવા ના કરતો હોય, સેવા આપણે સેવા દેહ કહીને સેવા જ માનીએ છીએ, બીજી સેવા ગણતા નથી. પણ મારે સેવા મન કરવ છે ને બધી, એટલે મનમાં ગુણ ગાયા કરે. મન ભલે જતો હોય, મારા ફેરવતો હોય, પણ મનમાં હરિભક્ત ગુણ ગાતો હોય. અમે ભલે મારી સેવા ના કરતો હોય, બીજી વાત હોય, ભલે મારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માન્ય છે. આ ધંધો કરો, આ વસ્તુ પકડી, આ બેઠા બેઠા હતા, એક ઇંચ ખસવાની, એક દોરો ખસવાની, અને સેવા બહુ મોટી સેવા થઈ જાય. અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કેટલી મોટી આપણે આટલું બધું કરવું, મનમાં ગુણ ગાયા કરવા બધા બધા જે યોગી આપણે કહેતા ભગવાન સૌનું ભલું કરો, એમાં બધું સૌનું ભલું કરો, એક બે નહીં, તમારા હેતવારા હોય એની નહીં, બધાના ભગવાન સૌનું ભલું કરો, એમાં બધું આવી ગયું. પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમે કોઈ અમારી સેવા કરે, જો દેહ ગઈને સેવા કરતો બધું લાડ જાત જાતના લાડ લડાવે અને એ રીતે સેવા કરતો હોય, પણ બીજાના અવગુણ જોતો જોવા પર જ તાન હોય. આ ચાલતું જ હોય, હવે અઘાતું તપાસ કરીને તો જ પકડાય, નહીં તો બધું ચાલ્યું જાય. બધું કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, બીજાનું બધું બીજાને પડી જ ના હોય, બીજાને જે કરતા હોય એ તો એ રીતે સેવા કરતો હોય એ મારે ના ગમે. કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ પણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, એટલે બીજાનું ખોટું દે, દાદા ખાચર ગોળની લાડુની રસોઈ આપે અને જીવા ખાચર સાકરના લાડુની રસોઈ આપે, મારે કહે કે એટલે તમે પદાર્થથી મળતા નથી, તમે ભાવથી, તમે ભાવ કેવો છે એના ઉપરથી નક્કી થાય. મારા ભાઈએ પણ હરિભક્તના ગુણ કહેતા હતા, તેને મય હતી. કોઈ અમારી સેવા કરે એને ભક્તોનો અવગુણ ગાય, આ ધંધો ચાલતો જ હોય. આ ધંધો આપણા હરિભક્તોમાં આવું તો ચાલતું જ હોય. જે માનીતા હોય એની સેવા તમને ગમે, જે તમને તમારે વિરુદ્ધમાં હોય એની સેવા ના ગમે. પણ મહારાજે વાત કરી, કોઈ અમારી સેવા કરે, કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર સ્થાન હોય, બીજાનું દેખ હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. લો, સેવા તો બધાને વાલું હોય સેવા કરે, તો મહારાજ કે એવા ભક્તિ તો અમે અતિશય ડરીએ છીએ, તો આ કઈ જાતની સેવા છે? એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર જેવી લાગે છે. એટલે વજ્રના પ્રહારથી એટલે અતિશય ગમે જ નહીં. જે બીજાનો ગુણ જોઈએ, પોતાના ગુણ સામે જોઈએ, એ બીજા બધા અનેક દોષ સેવામાં આવે એ બધું એનાથી સાવધાન રહીને અને શુદ્ધ ભાવે સેવા કરી, કોઈનું બધાનું ભલું થાય, બધાના ગુણગાન કહેવા, ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. કોણ કેવીને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ, એકવાર યોગી અપાય બોલ્યા હતા ગોંડલમાં, રાતની સભા હતી, સાવી કે કોણ કોણ ક્યાં બેઠું છે મને ખબર પડે છે, અને ચોરે ચોથે સભામાં ના આવે એ રીતે ગોઠવી જાય. તો મહારાજ કે અમને કોણ કોણ ક્યાં બેઠો છે એ અમને બધી ખબર પડે. તો બીજું વધારે બોલે નહીં, કારણ કે વધારે આપણે દુખી દઈએ એમ બ્રેક મારી. પણ આટલું કહી દીધું કે બધું મને ખબર છે એટલે વાતમાં વાત લાવી દીધી. અને અમે કોઈનું અહિત કરતા નથી, પ્રમુખ સ્વામી મહારાજે બોલ્યા તે, કોઈનું અહિત વિચાર જ ના આવે, કોઈનું અહિત કરવું વિચાર જ ના આવે. એટલે સત્સંગ મળ્યો છે, ભવ્ય સત્સંગ મળ્યો છે. હવે એમાં બધું આપણે કચરો નાખીએ કેવું કહેવાય? સત્સંગ મહારાજ મળ્યા છે, સર્વભાઈ ભગવાન મળ્યા, એમને રાજી કરી લો. રાજી કરી બીજું કાંઈ ઈચ્છો નહીં, કરવું નહીં, એ રીતે વર્તો. સ્વામિનારાયણ ભગવાનની જય.
1: તો મન અશાંત છે એટલે સુખ નથી. હવે જુઓ તમે બીજી સાઈડ, આ બાજુ સોલોમનને જોયો ને, હવે યોગીજી મહારાજને જુઓ. ઘણા બધા એ પ્રત્યક્ષ જોયા છે, ઘણા પ્રત્યક્ષ નથી જોયા, એનું જીવન વાંચ્યું છે. યોગીજી મહારાજ પાસે શું હતું? લાવો, બે જ લુગડા, બે જોડી લુગડા, એકદમ સામાન્ય, કોઈ નવી ડિઝાઇન નહીં, કોઈ નવો કલર નહીં, કોઈ અંદર ભરવાનું નહીં, ગૂંથવાનું નહીં, કશું જ નહીં, કોઈ ડિઝાઇન નહીં. હતું કઈ એના બૂટ હતા? કોઈ દાડો વારને સેટ કર્યા છે? કશું. તમે જમવાનું આપો તો શું જમે છે એ પણ તમે જોયું છો. મહિનાના 8 ઉપવાસ કરતા યોગીજી મહારાજ, ઠંડા પાણીએ નાતા. શરૂઆતના વર્ષોની વાત કરું છું, નીચે જ સુઈ ગયા છે. લગભગ 40 વર્ષ સુધી યોગીજી મહારાજ કોથરા ઉપર સૂતા છે, ઓશીકું રાખ્યું નથી, ઠંડા પાણીએ નાયા છે, મહિનાના 8 ઉપવાસ કર્યા છે, અને સવારના 3:30 થી રાતના 12 સુધી સેવા ભક્તિ કથા વાર્તા કીર્તન જ કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. શું હતું એની પાસે? ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, બેંકમાં બેલેન્સ નહીં, કાંઈ ન મળે. એજ્યુકેશન શું હતું? 6 ચોપડી. ગુજરાતી બોલે ને ગુજરાતી, તો થોડોક ગુજરાતીનો જાણવા વાળો હોય ને એ ગુલાટકી જેઠો પડે કે શું આ બોલે બ્રહ્મ સ્વરૂપ. એટલા સાવ બારક જેવા અને સાવ ઓર્ડિનરી, મોસ્ટ ઓર્ડિનરી લાગે. પણ તમે જુઓ, યોગીજી મહારાજનું વર્ણન ઘણી વાર કરીએ છીએ, મોસ્ટ મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી ઇન ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ ઓર્ડિનરી ફોર્મ. બહારથી જો બધું ઓર્ડિનરી. હવે જુઓ કેવી રીતે યોગી મહારાજ બોલ્યા ને મરહુમ, એ સાચું છે, ઇટ ઇઝ ટ્રુથ. તમે રાજા હો કે તમે મિનિસ્ટર હો કે મોટા ચીફ મિનિસ્ટર હો કે વડાપ્રધાન હો કે પ્રેસિડેન્ટ હો, પણ તમે આ ભગવાનને નથી ઓળખ્યા ને અને પ્રગટને નથી ઓળખ્યા ને, મળદા છે મળદા. હવે આ દેવાનંદ સ્વામીએ લખ્યું છે, જીવતા મર્યો રે મૂરખ જીવતા મર્યો, કે શિકાગોની વસ્તી કેટલી, કે વસ્તી નથી, મળદા ફરે છે, રોબર્ટ બધા ફરે છે. ઓલ આર રોબર્ટ્સ ડેડ બોડીઝ, મૂવિંગ ડેડ બોડીઝ. આ મહાપુરુષે શબ્દ વાપર્યા છે. જોગી મારે તો જીવન જો તો ખબર પડે, તમારી કોલેજમાં મેનેજમેન્ટ ભણાવે છે. જોગી મહારાજ કોઈ મેનેજમેન્ટ ભણ્યા નથી, પણ તમારી મેનેજમેન્ટનો એક્સપર્ટમાં એક્સપર્ટ માણસ લાવો અને જોગી મહારાજના જીવનને સરખાવો તો તમારી ચોપડીઓ ઊંધી પડી જાય, એટલું મેનેજમેન્ટ એનું હતું, એટલા પાવરફુલ. અને કશું લાગે નહીં, એટલા આનંદમાં હતા. જોઈ લો કાંઈ નહોતું, પણ તો એનું કારણ શું હતું? કે એનું મન શાંત, કોઈ માટે રાગ નહીં, કોઈ માટે દ્વેષ નહીં. નાનો હોય મોટો હોય, ગરીબ હોય તવંગર હોય, ભણેલો હોય અભણ હોય, ગામડાનો હોય શહેરનો હોય, શહેરમાં જાય ગામડામાં જાય, દેશમાં આવે પરદેશમાં આવે, મોટરમાં બેસે ગાડામાં બેસે, બધે સ્વામી બેઠા છે, એક જ સરખી સ્થિતિ, મન સ્થિર છે. જોઈ લો તો ગીતામાં આ વાત લખી છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. તો સ્થિત પ્રજ્ઞ હતું તો સુખ એમાં થાય છે. એ આ જોગી મહારાજને આપણે જોયા છે, અને પ્રમુખ સ્વામી મહારાજને જોઈ લો, જોગી મહારાજને ના જોયા હોય તો કોઈ ધડો હાલે નહીં. આ લંડનનું મંદિર અત્યારે આપણે જોઈએ જ છીએ, પડે લંડન મંદિર બનાવતા અત્યારે જે બન્યું છે ને નિઝડનમાં, એ પહેલા હેરોમાં બનવાનું હતું, અને હેરોની અંદર જમીનમાં ફેલ ગયા આપણે. કેટલો ખર્ચો કરીને કેટલી મહેનત કરી હતી, તોય પછી બીજી જગ્યામાં ખાતમુહૂર્ત કર્યું, એમાં મેયર ના પડ્યો, અને આ ત્રીજું નિઝડનમાં પડ્યું. ગમે તેવો માણસ નિરાશ થઈ ગયા, બધા નિરાશ થઈ ગયા હતા. સીએમ પટેલ તો આમ જે થઈ ગયા હતા, અને વિવેક સાગર સ્વામી એની ઊંઘ ઉડી ગઈ હતી આ સાંભળ્યું તારે કે હેરોની જમીનમાં નહીં બોલે. અને હજુ હેરોની જમીન વેચાઈ નથી, એ ઘંટ હજુ લબડે જ ગરામાં લંડનની અંદર મંદિરમાં ત્યાં આગળ હજુ વેચાઈ નથી, એ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાનની ઈચ્છા, હરતા હરતા ભગવાન છે, નવી ગલી નવી ડિંડો શરૂ કરી દો, આને જે ફોર્સ આપી દીધો અને મંદિર ઉભું કરી દીધું. જોઈ લો, નિરાશ માણસ કરી શકે આવું? કોઈ દાડો નહીં. નિરાશાની વાત જ નહીં, હતાશાની વાત નહીં, કોઈ દાડો કંટાળવાનું નહીં, કોઈ દાડો મુજાવાનું નહીં, કોઈ દાડો દ્વેષ કરવાનું નહીં, કોઈની ફરિયાદ કરવાની, નો કમ્પ્લેઇન, નો એક્સક્યુઝ, નો આર્ગ્યુમેન્ટ, નો એક્સપેક્ટેશન, પોતાનું કામ કરે જ જાય. જોઈ લો તો આનંદમાં છે. બાકી શું છે એમની પાસે? છ ચોપડી ભણેલા છે, કાંઈ છે? પ્રમુખ સાહેબ મારા પાસે કઈ દેખાય છે? કાંઈ દેખાતું નથી. અને છતાં જેની પાસે જે બધું છે એ બધા એનો આદર કરે છે. તો એનું કારણ શું છે? કે શાંત મન છે. અને જેનું મન શાંત છે એ કેટલો મોટો છે. શંકરાચાર્યે કહ્યું, જીતમ જગત કેન મનોહિયેન. જેણે પોતાનું મન જીત્યું એણે જગત જીત્યું.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ કહે છે, પ્રગટની એટલે અમારી, એટલે શ્રીજી મહારાજની પ્રગટની ભક્તિ ઉપાસના કરવી, પ્રગટની ભક્તિ ઉપાસના કરવી અને ગુરુ સંત ને હરિજનની સેવા કરવી. જો શ્રીજી મહારાજે હરિભક્તને બાકી રાખ્યા નથી. એકાંતિક ભક્તો હોય, એ માર્ગે ચાલતા હોય, એને પણ સાથે લીધા. શ્રીજી મહારાજ શું કહે છે? પ્રગટની ઉપાસના કરવી અને ગુરુ સંત ને હરિજનની, ગુરુ સંત અને હરિજનની. હરિજન હરિભક્તો બધા આવી ગયા, એટલે બધાની સેવા. ખાલી મહારાજ સ્વામી અને સંતો ભક્તોની નહીં, બધાની. આપણે અહીંયા માર ખાઈ જઈએ છીએ, જ્યાં હરિજનની આવે એ ચાલશે ચાલશે કરી નાખે, ગોટા વાળી નાખે. ગુરુ સંત ને હરિજનની સેવા કરવી. આ સત્સંગમાં તમારી એવી વૃત્તિ ધારક ફરી એવી જોઈએ કે મારે સેવા જ કરવી છે, સેવા કરવી છે. એ બહુ મોટો ફેર પડે. જેમ પશુ કરતાં મનુષ્યમાં અધિક જ્ઞાન છે, મનુષ્ય કરતાં દેવો અધિક છે, દેવો કરતાં ઈશ્વરો અધિક છે, અને ઈશ્વરો કરતાં પરમાત્મા પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અતિ અધિક છે. એમની ઉપાસના સૌએ કરવી. સંત અસંતમાં પણ અપાર ભેદ રહે છે. દેખાય સરખા બે સંત અસંત હોય, બે સરખા નાક કાન બધા બધું સરખું હોય, પણ ચૈતન્યમાં ચૈતન્યનો અપાર ભેદ છે. એટલે આ બધાની મહારાજ એક એક થી અધિક છે, બરાબર. પણ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અતિ ભક્તિ અધિક છે એટલે એમની ઉપાસના કરવાની. આપણે રોજ બોલીએ છીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, એકને વિશે આપણે દાસભાવ રાખવાનું છે. ઉત્તરોત્તર આવી જાય બધા રાજા છે એને માનીએ, પછી બીજા બધા આવી જાય, એમની ઉપાસના સૌએ કરવી. સંત અસંત પણ અપાર ભેદ રહ્યા છે, ઉપરથી દેખાય સરખા, બધા સરખા દેખાય, પણ ચૈતન્યાત્મા એમાં અપાર ભેદ રહે છે. આપણે પણ કેફમાન બળ માર્યો પણ ચાકી ના જો ઊંધું પડે શકીએ. આપણે જે ધર્મ નિયમ કયા છે એમાં રહેવું અને સેવા કરવી, દાસભાવ રાખવો, એ રીતે રહીએ તો સત્સંગ અપાર પડે. એટલે છાકી જવાથી ઘણું બગડે. તો સત્સંગ ન કરવો તો સારું, છાકી જવા તો બધું બગાડે. પ્રગટને મળેલા હરિજન અને બીજા જન તેમાં ઘણો ભેદ છે, તે બંનેને સરખા જાણવા નહીં. પ્રગટના ઉપાસકને તુલ્ય બીજો થઈ શકતો નથી. પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગોંદ કપિવૃંદ કોટી મુક્તાન સ્વાઈ ગાવે છે. પરોક્ષ અને પાર ના આવે જેટલા વર્ષો હોય એ વર્ષ, ટૂંકમાં રોકડું નાણું નહીં પ્રગટશે, રોકડું નાણું. જેને જેને જે વખતે મળ્યા તેને કામ થઈ ગયું. પૂરે પ્રગટના ઉપાસકને તુલ્ય બીજો થઈ શકતો નથી. તે ચાહે તેટલા સાધન કરે તો પણ તેને માઈક જાણવો. ચાહે જોઈએ આપણે શું સાધન કરતા હતા, જે સાધન બીજા કરે છે એમાં આપણે પત્તો ન પડે એવા સાધનો કરે છે, પણ તો એ ભલે કરે, એનું બીજું ફળ મળે. પણ પ્રગટની ભગવાનની ઉપાસના કરીને ભગવાનને પામવા એ વાત ઘણી છેટી છે. એટલે આપણે એ દ્રષ્ટિએ ઘણા આગળ છે. પણ ઘણા આગળ છે એ ખોટો કેફ રાખવો નહીં, ખાસ તમારે સાચવવાનું. આપણે ધર્મ નિયમમાં રહેવું અને હરિભક્તોના દાસ થઈને રહેવું, હરિભક્તોને પોતાથી અધિક માનવા, આ બધી વાત આવી તો પછી છકી જવાની વાત જ ક્યાં આવી. સ્વયં પ્રગટ ભગવાન મળે તો તેનો આશ્રય કરવો, અથવા તે પ્રગટ ભગવાનના મળેલા ભગવાનના જેવા ગુણો ધારણ કરેલા સંત મળે તો તેનો આશ્રય કરો, અથવા તે સંતને મળેલા સાધુ કે હરિજનને હરિજનનો એક એક સંબંધ કરે તે ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય, અને એ નિશ્ચય આશ્રય કરીને અપાર જનો ભવસાગર તરી ગયા. ટૂંકમાં પ્રગટની લાઈન પકડી એમાં ઘૂસી ગયા મેળા ઉપર, નહીં તો વધારે ચક્રાઓ ફર્યા જ કરો મેળ ના પડે. પ્રગટની બહુ કિંમત છે અને આપણે એમાં ઘૂસી ગયા છે, પ્રગટની લાઈનમાં ઘૂસી ગયા છે. પણ આપણે કેફ રાખવું, બળ રાખવું, ઢીલું વાટવું નહીં. પણ એક શરત કે છકી ના જવું તો બધું કામ બગડે. મારા લીલા ચૈત્ર કે તો તે સાંભળે તેમાં આનંદ પામનારા મારા હરીશ અસિતોને અંધકાળે રથ કે વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જવું છે. મહારાજનો આશ્રય થાય એટલે જેને જેનો આશ્રય તેને તેની લાય. ભગવાન મળ્યા આપણે આપણે નિયમ ધર્મમાં રહી તો બરાબર, નહીં તો બગડે, કામ બગડે. તો હવે સત્સંગ કરો ના કરો બધું હરખું થઈ. મારા લીલા ચૈત્ર કે તથા સાંભળે તેમાં આનંદ પામનારા મારા આશ્રિતોને અંધકાળે રથ કે વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જાય. એટલે ભગવાન સાવધાની રાખી ભગવાનના ગુણો મેળવવા. દાસ ભાવ મહિમા એકબીજાનું મહિમા સમય એકબીજાને ચરણ રજ માથે ચડાવીએ એમાં માલ છે. એમાં માલ જણાતો નથી. દાદા થવાનો માલ દાસના દાસ નહીં, દાદા દાસનો દાસ. એમાં બે શબ્દ હોય છે, દાસનો દાસ એમાં દાદા કહેવાય. અને જે અસલી દાસ છે એમાં દાદા શબ્દ વાપરે. દાસનો થાય દાસનો દાસ થઈ જાય દાસનો દાસ. એટલે આ સત્સંગમાં પોતાનું અસ્તિત્વ બહાર લાવવું જ નહીં. એ સ્વામી બાપા કેટલા મોટા છે, પ્રમુખ સ્વામી મહારાજ, પણ હંમેશા હંમેશા આપણે જોઈએ કે નીચામાં નીચા નમનારા બધાને એ લાઈન એમની છે. એટલે એ લાઈનમાં આપણે જેટલા ચાલીએ તો સુખી થઈએ. અને સુખી થઈએ તો બરાબર તો બધા સુખી થાય છે. પણ ભગવાનની પાસે પહોંચો તમે, ભગવાનની પાસે. અને ભગવાનની પાસે આવી ગયા એટલે લીલા લહેર દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે. આ એક કલમ ભારે આ ખાસ ધ્યાનમાં રાખીને આપણે કરીએ તો કોઈનો અભાવ ગુણ પ્રશ્ન જ ના રહે. દાસનો દાસ થાય ને ક્યાં કોનો અભાવ આવે? અહીંયા અભાવ ગુણ આવે છે એ બધું કચરો ભેગો કરીએ છીએ. કામ ક્રોધ લોભ મત મત સન્માન ઈચ્છા એ બધો કચરો છે. મહારાજની લાઈન મહારાજનો મહિમા સમજવા જઈએ તો આ બધો કચરો કહેવાય. એ ભેગો કરવાની આપણે અનંત અનંત જન્મથી ટેવાયેલા છીએ એ જ કચરો ભેગો કરીએ છીએ. પણ એ આપણે ભગવાન મળ્યા, ન મળ્યા હોત તો બરાબર. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન મળ્યા એટલે આપણે આ ન ઘટે. જે કોઈ સામાન્ય હોય પણ ઓફિસર થઈ જાય મોટી પદવી આ નોકરી મળી હોય તો પણ કેટલો ભેદ પડે. જૂનું ઘર ને બધું કંઈ એને સ્મૃતિમાં આવતું જ નથી. એને નવું જે પદવી હોય એમાં જ રાખ્યા કરે. દાસનો દાસ દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે. આટલું આટલી ગેરંટી તો મહારાજ બધું બીજું બધું પૂરું કરે. દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું. તેની જ બીજાની ભક્તિ ભલે ભક્તિ કરે, ભાવ દેખાડે, બીજાથી ઘણો અધિક દેખાય, મહારાજ કે મારી લાઈનમાં આવે નહીં, એ ભલે એના ઘરનો મોટો, પણ મારી મારી વાત તો આ છે. દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું, સ્વીકારું છું, અને એવા ભક્તની જ કીર્તિ વધી છે ને શાશ્વત રહી છે. મારી મૂર્તિ દિવ્ય છે, મારું ધામ દિવ્ય ગુણાતીત છે, મારું નામ સ્મરણ કરતા મારા સંતો ભક્તો પણ દિવ્ય ગુણાતીત છે. જો મારું નામ કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એનાય કરતા મહારાજે કે મારું સ્મરણ કરતા મારા સંતો ભક્તો પણ દિવ્ય ગુણાતીત છે. આ સત્સંગમાં આવી દ્રષ્ટિ પડી જાય, હવે બધાને દિવ્ય જોવા લાગીએ, ભારે સુખ. અને જે મહારાજને ગમે એ સુખમાં આપણે પહોંચી જઈએ, તો એવી રીતે કરું. અભાવગણી તો વાત લાવી જ નહીં, કરવી જ નહીં, એ ઘણું બધું છેટું પડે તમે ભગવાનથી. અને આવા ભગવાન મળ્યા, સરોવરી ભગવાન મળ્યા, જેનો મહિમાનો પાર નથી. શ્રીજી મહારાજ પોતે વાત કરે, હું મારા મહિમાને કહેવા બેસું તો અંત આવે એવા નથી. શ્રીજી મહારાજ પોતે વાત કરે એમના મહિમાને તો એનો અંત આવે એમ નથી, અપાર ને અપાર છે, તો બીજા કોણ પાર પામી શકે. એટલે આવા ભગવાન મળ્યા છે, બીજું બધું ઘટે નહીં. સદાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान ने जय अभाव गुण सत्यानाश कर आपन लागे नहीं अभाव गुण छे ने ए महाराजे ज वात करी है के बीजा में सौ गुण होय પણ એક જેવો તેવો અવગુણ બહાર કાઢીને અને એને ખોદ કરે પાછળ મંડોળે બીજા 99 ગુણ જુએ નહીં એટલે સારા ગુણ હોય એના જ પણ એક જ અવગુણ અને મારા કે વખાણે નહીં એટલામાં વખાણે નહીં તમારામાં ગુણ હોય પણ એને એક અવગુણ આવ્યો હોય પણ વખાણે નહીં અને જો અપમાન કરે તો સુઈ કરે પણ વખાણે એટલામાં એને 100 ગુણ દાબીને એક જેવો તેવો અવગુણ બહાર લાવીને એને ગાગા કરે અને એવી રીતે અભાવગુણની વાત છે અને અભાવ તો મહારાજે કહ્યું અભાવ ગુણ માટે પ્રાર્થના જ કરવી ગમે હોય તો એને અભાવ આવે જ્યાં સુધી દેહના ભાવ છે ત્યાંથી આવે જ ઓછું વધતું હોય પણ આવે ખરું અને એના માટે પ્રાર્થના કરવી મારે કે હે મહારાજ દયાસિંધુ તમે અને કોઈ જીવનો તો હરિભક્તનો તો ક્યાંથી હોય કોઈ જીવનો પણ ક્યારેય દ્રોહ ના થાય એ પ્રાર્થના કરી અને પછી પોતાના જે અપરાધ થયો એને માફ કરાવો એને માફ કરીને તારે મહારાજને ઠીક પડે પણ તો એ સતત છે મહારાજે કહ્યું 24 કલાક ધ્યાન રાખો અભાવ ગુણ 24 કલાક એવી વાત છે અને બીજા બધા ગુણ અવગુણ તો હોય પણ અભાવ ગુણ તો બહુ બગાડે છે કેમ કે 100 ગુણ હોય એ દેખાય જ નહીં એને અને એક જેવો તેવો અવગુણ અને એના મનમાં પછી એ વ્યક્તિને જ્યારે જુએ ને જેનો અવગુણ આવે એ વ્યક્તિને જ્યારે જુએ ઓલું ચિત્ર ખડું થઈ જાય અભાવગુણનું ચિત્ર ઓલા 99 ગુણ હોય દેખાય નહીં ભસ્મીભૂત થઈ જાય એટલે અને આ મહારાજ સ્વામિનારાયણ ભગવાનના વખતથી આજ સુધી આપણે આવું તો અભાવગુણની વાત કોઈ સંપ્રદાય કોઈ ગુરુએ કરી નથી આપણામાં જેટલું બધું થાય છે અને જે હીરાનો વેપાર હોય કમાણી પણ લાખની અને ખોટ પણ લાખની એટલે એ બહુ ચેતતા રહેવું અને અભાવગુણની વાત શ્રીજી મહારાજે કહી મહારાજે વાત કરી કે કોઈક સંત અથવા હરિભગત એનો કંઈક અભાવ હોય જો કેવી વાત કરી કોઈ સંતને અને કોઈ હરિભગતનો કંઈક લગારે અભાવ હોય તો મહારાજ એને તિરસ્કાર કરતા અનાદર કરતા ઠપકો દેતા આટલું બધું કરતા એક જરાક અભાવની વાત મહારાજ આગળ કરે તો મહારાજ આટલી બધી વિધિ કરે અને એ ગમે જ નહીં ત્યાં મોક્ષ માર્ગમાં બહુ આડો આવે આપણે ભગવાન સાથે જોડાવવું છે મોક્ષ કરવું છે સખત આડું આવે અભાવ ગુણ એટલે એને એક તો આપણે અભાવ ગુણ આવવાનું છે
પણ એના માટે પ્રાર્થના કરી અને જલ્દીમાં જલ્દી નિવારણ કરવું. કોઈનો અભાવ હોય તો ગમે એમ કરીને એને રાજી કરવા. મહારાજે પોતે જ વાત કરી કે અમે કોઈને, મહારાજે વાત કરી કે લગારે જતા હોય શ્રીજી મહારાજ અને કોઈકનો અવગુણ આવે તો મહારાજ કે એને અપરાધને ક્ષમા કરાવી માટે મહારાજ એને રાજી કરે, અને રાજી કરે તો જ શાંતિ થાય. શ્રીજી મહારાજને આવી વાત કહી તો આપણે તો કેટલું બધું કરવું પડે. એટલે અને અભાવ ગુણમાં પડી ગયા છે કેટલા બધા, અને આપણે પણ જો પ્રાર્થના ના કરીએ, સાવધાની ના રાખીએ તો આપણે પડી જઈએ. પડી ના જઈએ કદાચ આવતા જતા હોય પણ તો એને સુખ ના આવે, અને દરેકમાં દોષ દેખાય. એકમાં દોષ દેખાય બધામાં દેખાય. આ આવો હશે એવું હોય નહીં, પણ તો એને લાગે બધા જ આવા છે, બધા બેકાર છે અને પોતે સારો છે. એવું છે, પોતે સારું છે એને લીધે જ અભાવ આવે છે. પોતાને દાસ પણ રહે, ના હું તો કાંઈ નથી, બધા મોટા છે સારા તો ના આવે, પણ પોતામાં ગુણ માને તો બીજાનો અભાવ આવે જ. એટલે પોતાને નિષ્કવાન સ્વામી ખાસ કહ્યું કે પોતામાં ઘણો માલ તો પછી બીજાને અભાવ આવ્યા જ કરે. એટલે અને મહારાજે યોગી આપાય તો આવી સરસ વાત કરી છે કે શાસ્ત્રી મહારાજને કહ્યું, હે શાસ્ત્રી મહારાજ, તમારા સંબંધવાળો ગમે તેવો હોય, તમારો સંબંધવાળો ગમે તેવો હોય પણ તેના માથાના મુકટ માનીએ તો આપણે પગના તર્યા ગણતા નથી. પગના તે એટલે ભાવગુણને પડ્યા એટલે આવું થાય. અને તુલસીદાસે કહ્યું, યોગી આપણે વાત કરી, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કે પહેનિયા મેરે તન કી ચામ. કે રામ નામ ભૂલથી નિખરે, એના મોડામાંથી, કોઈના મોડામાંથી રામ નામ ભૂલથી નીકળે તો એને મારા ચામડાની જોડા પહેરાઈ ગયા. આટલું બધું કે કેટલો તો મહિમાય. અને યોગી શ્રીજી મહારાજ પણ એ જ કહ્યું કે જે ભગવાનના ભક્તનો, જેને ભગવાનના ભક્તનો મહિમા હોય એને સત્સંગી જાણવા. એટલે એ મહારાજે બધી ઘણી વાત કરી. અને મહારાજ આ બાબતમાં તો પોતે, મહારાજ પોતે જ વાત કરી કે મને કોઈનો અવગુણ આવે તો એને રાજી કરું, એ રાજી થાય એવું મને લાગે ત્યારે છુટકારો થાય. તો આપણે તો કેટલું બધું કરવું પડે ભગવાનની વાત. એટલે આમાં પડવું જ નહીં, એમાં બધું બહુ નુકસાન થાય. અને ભાઈ કે હડકવા ચાલે, તમને કોઈનો અવગુણ આવે તો બીજાને કરવા નાસ્તમાં, બીજાને બોલાવીને બેસાડીને તમને એને એ વ્યક્તિની વાત બીજાને કરવાના. અને પછી બીજી વાત કે આવાને આવા જ બધા છે ફાઇનલ. એટલે બધું એમાં આપણે તો ગમે આવ્યો પણ બીજા બધાનું બગડે અને પોતાને ના જોવે. પોતાને ગમે એવો વાંકો ચૂકો હોય સ્વભાવ એ ના ગણે, પણ બીજાના દોષ કાઢ્યા જ કરે. આવો છે પણ તું કેવો છે, તું પોતે વિચાર કરે તો ઘણું બધું ટેમ ડાઉન થઈ જાય.
પણ આપણે વિચાર ના કરીએ અને આમાં જો યોગી આપે તો કેટલું બધું કહ્યું. અભાવગુણ જોવાની બારી હોય, અભાવગુણ જોવાની બારી હોય તો ત્યાં ના જવું. પણ આપણે તો જઈએ, બારીના નકુચા બધા તોડી ફોડીને નવરો કરીએ અને બારી ખોલીએ અને જોઈએ અને બીજા પાંચને બોલાવીને દેખાડીએ જો આવું છે બધું, તો એ આ સ્વભાવ બધા કાઢવાના છે. અને અભાવ ગણ તો યોગી આપણા શાસ્ત્રી મહારાજ, જો શાસ્ત્રી મહારાજ એક ગામડામાં હતા તો એ ગામડામાં એક નિરન્મુખ સાધુ કરીને હતા, એ કોઠારી ગોરધનદાસ કોઠારીનો ખોદખોદ કરે, બોલ બોલ કરે, તો શાસ્ત્રી મહારાજ કહ્યું એને ઉંચકીને બહાર લઈ જાઓ, ઉંચકીને બહાર લઈ જાઓ, બહાર નીકાળ્યા. કારણ કે એટલે આવી રીતે મોટા પુરુષને અભાવની વાત ભગતજી મહારાજ નડિયાદ હતા અને એમને 10-12 હરિભક્તને મોકલ્યા કે વડતાલ દર્શન કરી આવો. ત્યાંથી 11 કિલોમીટર થાય નડિયાદથી, તો ગયા અને દર્શન કરીને પાછા આવ્યા. ભગતજી મહારાજે કહ્યું કે શું જોયું બધું, શું સમાચાર આપો, કેવા ભાગા પહેર્યા, કેવું કે એ તો અમને કાંઈ યાદ નથી, તો તમને યાદ હોય એ વાત કરો. તો એમણે બધાની અવગુણની વાત કરી. એક સાધુ આમ બેઠા હતા, એક આમ આમ બેઠા હતા, એક આમ બેઠા હતા, એક ગપ્પા પડતા, આવી વાત કરી. ભગતજી મહારાજે કહ્યું હવે ફરી જાઓ, ફરી દર્શન, અને એમની માફી માગીને પાછા આવો અને કાલે એક ઉપવાસ લટકવાનું. એટલે ગમે જ નહીં મોટા પુરુષ. પ્રમુખ સાહેબ મારે 100 ટનનું રોલર ફેરી નાખ્યું, 100

બંધન એ જોવાનું જ નહીં. બીજું બધું ઘણું જોવાનું છે. એક વ્યક્તિમાં ઘણા ગુણ હોય છે. આ ગુણ ના હોય તો આ સત્સંગમાં ટકે નહીં. તો બધા જો શ્રીજી મહારાજે શું વાત કરી કે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભક્તનો ગુણ ગાતો હોય તો એને મારી અતિશય સેવા કરીએ માની લઈશ. તો આમાં ના પડવું, ખોટના ધંધા કેમ? અવગુણ મારા કે ભલે મારી સેવા કરતો હોય અને મોટા સંતને ભગવાનનો અતિશય રાજીપો લીધો હોય પણ જો અવગુણમાં પડે તો મહારાજે કહ્યું કે એ અક્ષરધામમાં ના જાય. હવે બે ચોઈસ છે, એ ગુણ ગાઈને અક્ષરધામમાં જવાનું અને એક અવગુણ જાય ગાઈને અક્ષરધામ બાદ શું કરવું? હા, તો ચોખ્ખી વાત છે. અને આપણે વ્યવહારમાં બધું જે કરીએ, જો આપણે શાકભાજી લેવા જઈએ છે ને તો શું કરો? સારા સારા ભીંડા, સારા સારા બટાકા, સારા સારા રીંગણા એ લઈ લઈએ તો આમાં ગુણ અવગુણ બે પડ્યા છે. તો ગુણ ના લઈએ, ગુણ ના લઈએ તો આમાં અભાવગુણની વાતમાં સળેલા રીંગણા, સળેલા બટાટા એ જ ભેગું કરીએ અને લઈએ અને શાક બનાવીને ખાઈએ એવું થાય. સારા સારી એટલે બધું સારું આપણે ઈચ્છીએ, સારા લુગડા, સારું ભોજન, બધું સારી ગાડી કાર, બધું સારું સારું આપણે લેવા જઈએ અને અભાવગણી વાતમાં કચરો ભેગો કરો કેવી વાત? તો બધું એટલે અમારે ધ્યાન રાખવું કે આપણે શું કામ છે, અભાવગુણ લેવાની જરૂર શું છે? બોલો, અભાવગુણ લેવાની જરૂર શું છે, શા માટે લો છે? ગુણ એમાં ગુણ જોવાની વાત છે. ગુણ ના જોઈએ તો અવગુણ બાજુ જોઈને એમાં ખોદ કરીએ. તો એટલે આવી રીતે શ્રીજી મહારાજે ચોખ્ખી વાત કરી છે. એમનો ખૂબ અણગમો છે અભાવગુણ બાબતમાં. એટલે આપણે આપણા શિષ્ય છીએ, શિષ્ય ના હોઈએ તો બધું ચાલે પણ ભગવાનને જે ગમે એવી આપણે રીત રાખવી. ભગવાન ના ગમે એનો ત્યાગ કરો. તો આપણે ગુણ જોવાની દ્રષ્ટિ જ રાખવી એટલે અભાવ ગુણ આવે જ નહીં, ગુણ જ જોવા. કોઈ વ્યક્તિ મળે એમાં ગુણ જોવાનો પ્રયત્ન કરો. કોઈ પણ વ્યક્તિ મળે, નાનો મોટો બાળક હોય, એમાં ગુણ જોવાની દ્રષ્ટિ રાખવી. અને ગુણ તો હોય જ નીકળે. તો એ આવી રીતે અવગુણને ટાળવા માટે ગુણ દ્રષ્ટિ રાખવી અને તમે ટેવો જ પાડવી, ગુણ જ લેવાની ટેવ પાડી. પછી ધીમે ધીમે અવગુણ નીકળી જાય. સહજાનંદ સ્વામી મહારાજ.

महाराजनी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय, दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। આપણે સર્વપ્રથમ સૌ સાથે હાથ જોડીને સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ।

છેલ્લા 25 દિવસથી આપણે સ્વામીશ્રીના પ્રસંગ દ્વારા જોતા આવ્યા છીએ કે ખરા અર્થમાં જ સ્વામીશ્રી આપણી માતા છે, સ્વામીશ્રી આપણા પિતા છે, સ્વામીશ્રી આપણા સ્વજન છે, સ્વામીજી આપણા મિત્ર છે, સ્વામીજી આપણી વિદ્યા છે, સ્વામીજી આપણું ધન છે અને સ્વામીજી આપણા દેવના પણ દેવ છે. આ લિસ્ટમાં બધું આવી ગયું, આમાં કંઈ બાકી રહેતું નથી. બધું આવી ગયા છતાં પણ છેલ્લે કહેવામાં આવ્યું છે કે તમેવ સર્વમ. આ તમેવ સર્વમની જરૂર શું હતી? બધું જ આવી ગયા પછી પણ તમે કહો બધું જ. કદાચ કોઈ કે આપણે કોઈને પૂછીએ કે તમે મંદિરે આવો છો, અને જે સામે જવાબ આપે કે હા સ્વામી હું સોમવારે આવું છું, હું મંગળવારે આવું છું, હું બુધવારે પણ આવું છું અને ગુરુવારે પણ આવું છું અને શુક્રવારે પણ આવું જ છું, શનિવારે તો આવું જ પડે, રવિવારે તો રવિ સભા હોય, હું રોજ આવું છું, સાતે સાત વારના નામ આપ્યા પછી પણ કે હું રોજ આવું છું, જરૂર નથી. એક વાર કહી દીધું કે હું સાતવાના નામ દો કાં તો રોજ કહો, બેની કહેવાની જરૂર નથી. લાગો ટૂંકમાં કેવું હોય તો રોજ આવું છું, એટલું જ કહેવાની જરૂર હતી. તો કદાચ એટલું જ કીધું હતું, હે સ્વામી તમે વસર્વમ, એટલું જ આપણે કહી દીધું હતું, કેટલું ટૂંકમાં પચી જાત ને. પણ એમાં સ્પષ્ટતા નથી આવતી, જે એકદમ ક્લિયર પિક્ચર આપણે મળવો છે ને. તમે છો શું? વોટ આર યુ એક્ઝેક્ટલી? કોઈકને આપણે થાળી પીરસતા હોઈએ, સંતન ઘણી વાર થાય, પેલું સંતન રસોડમાં આવે અને આપણે પૂછે કે શું આપું તને, બધું આપી દો ને. પહેલાં પૂછે કે સ્વામી શું શું છે, પેલા કહો તો ખરા. આપણે કહે કે જો રોટલી છે, બે શાક, શાકમાં પણ કેવું કેવું શાક છે, જો દૂધી બટાનું શાક છે, તુરિયાનું શાક છે, પછી ફરસાણ પણ છે, કઠોર પણ છે, ફરસાણ છે, ચટણી છે, પાપડ છે, અથાણું છે, દહીં છે, દાળ ભાત પણ છે, છાશ પણ છે, શું આપું તને સ્વામી, થોડું થોડુંક બધું આપો ને. જવાબ તો એ જ મળે કે બધું આપો. તો પહેલે આપણે કીધું હતું કે બધું તને આપો, કે ના પહેલા મને જાણવું જ કે બધું એટલે શું. એમ સ્વામી આપણા માટે સર્વમ તો છે જ, પણ એ સર્વમ એટલે શું? એક ક્લિયર પિક્ચર આપને મળે કે સર્વમાં માતા પણ આવી જાય છે, પિતા પણ આવે, સ્વજન પણ, બધું આવે, પછી આપણે કહે છે કે તમે સર્વમ. એ જે રિએન્ફોર્સ થાય છે ને, દ્રઢીકરણ થાય છે, એ અગત્યનું છે. એટલા માટે તમે સર્વમ આપણે છેલ્લે બોલીએ છીએ. બીજું, તમે સર્વમનો પણ મહિમા કેમ છે? આપણે સ્વામીશ્રીને કહીએ છીએ કે સ્વામી આપ મારી માતા છો. માતા તો છો પણ પિતા પણ છો, અમારા માતા પિતા પણ છો, તમે મિત્ર પણ છો, મારા સ્વજન પણ છો, મારા વિદ્યા પણ છો અને મારા ધન પણ છો, મારું બધું જ તમે છો, એક સાથે તમે બધું છો. તમે એવા સર્વ શું કહે છે? તમે બધું જ મારી એક સાથે છો. આજે પિતાને તમે કહો તું માતા બની શકીશ? અઘરું છે. પુરુષ માટે માતા બનવું નથી શક્ય. આજે જ્યારે કદાચ કોઈક પત્નીનો અકાળે અવસાન થાય અને પુરુષને બાળક, નાના બાળકો હોય, મોટા કરવાના હોય, એ પિતા બિચારો ક્યાં સુધી પહોંચી વળે? માતાનો જે વાત્સલ્ય છે એ પોતે પૂરું પાડી શકે? અઘરું પડે છે. એટલા માટે તો બીજા લગ્ન પણ કરવા પડે છે, સ્વામી પણ છૂટ આપે છે ઘણી વાર. માતાનો રોલ છે ને જુદો છે. માતા ક્યારેય પિતા નથી બની શકતી અને પિતા ક્યારેય પોતે માતા પણ નથી બની શકતો. માતા પિતા એને મિત્ર બનવું હોય તો એ પણ અઘરું છે ને. જનરેશન ગેપ. આજે આપણે જે પ્રશ્ન જોયે છે વાલીઓ અને સંતાન વચ્ચે, આ જ પ્રશ્ન, જનરેશન ગેપ. માતા પિતા પોતાના બાળકને એની દ્રષ્ટિકોણથી નથી જોઈ શકતા. તમે 50 વર્ષના થયા છો, તમારો દીકરો 15 વર્ષનો થયો છે, અને તમે કદાચ એ 15 વર્ષના થાવ, પણ ક્યારના 15 વર્ષના? 1960ના 15 વર્ષના. આથી 40 વર્ષ પહેલાનું 15 વર્ષનું બાળક અને આજનું 15 વર્ષનું બાળક કેટલો ફેર પડે છે. એ જનરેશન કહેવાનું છે. માતા પિતા પણ પોતાના બાળકને સખાની રીતે
એની સાથે વાર્તા નથી કરી શકતા. કેટલા પ્રશ્ન થાય છે, તમારા આગળ છોકરા નથી આવતા, સંતો આગળ આવે છે. આ એક મહિનામાં કેટલાય છોકરાઓ એને રેડી ગયા છે, સ્વામી મારા મમ્મી પપ્પાને એમ થાય છે હું ડૉક્ટર જ બનું, પણ મને ડૉક્ટરમાં રસ નથી, મારે એન્જિનિયર થવું છે. મારા ફાધર કહે છે કે મારા ફાધરને કન્સ્ટ્રક્શન બિઝનેસ છે, મારે પરાણે મને સિવિલ એન્જિનિયરમાં નાખે છે, મને સિવિલ એન્જિનિયરમાં જરાય રસ નથી, મારે શું કરવું. કેટલાય છોકરાઓ આવી રીતે રડે છે. તમને કહી નથી શકતા, માતા પિતાને એ પોતાના સ્ટેટસમાંથી નીચે આવી પહેલા તો ટાઈમ કાઢો પોતાના બાળક માટે. પૂછવું, શું ભણે છે તું, તને શું ગમે છે, શું નથી ફાવતું, ક્યાં તારી લગ્ની છે, ક્યાં રસ છે, તારું શું કરવું છે ભવિષ્યમાં, ટાઈમ કાઢવું, એને સાંભળવું, સમજવું, એને મદદ કરવી, હું ફાવવું. આ તો માતા પિતા માટે પણ અત્યારે દુષ્કર બની રહ્યું છે. શિક્ષકને આપણે પૂરતા જ નથી, શિક્ષક તો ગોખાવડાવશે બસ, માતા પિતા પણ બાળક પોતાના પિતાને પોતાના પુત્રને એક સાચા સ્વજન તરીકે, એક સાચા મિત્ર તરીકે વર્તાવ કરો એ પણ અઘરું પડે છે. આજે વિદ્યા અને ધનને પણ સુમેળ નથી હોતો, લક્ષ્મીને સરસ્વતી બનતો નથી હોતો બહુ. લક્ષ્મીને સરસ્વતી બહુ ભાગ્ય જ આપણે જોવા મળે છે. એવા કેટલા આપણે કિસ્સા જોવા મળે છે કે અકિંચન પંડિત હોય અને અભણ શેઠિયો હોય. અકિંચન પંડિત એટલે બુદ્ધિનો ખાવ હોય પણ બિચારો ખિસ્સામાં દોકડું પણ ના જોવા મળે. અકિંચન પંડિત એટલે તો એટલા માટે તો જ્યારે પેલા અભણ શેઠિયા હોય, રાજા મોટા મોટા થઈ ગયા હોય, વારસદારમાં આવી ગઈ ગાદી, પણ બિચારાનો કદાચ વેપાર કરી જાણે પણ બુદ્ધિ ના હોય, બીજી લૌકિક બુદ્ધિ. એટલા માટે મોટા મોટા રાજાઓ તો બ્રાહ્મણને સલાહકાર તરીકે રાખતા, બ્રાહ્મણ બિચારા વ્યવહારી બુદ્ધિ નહીં પૂર્વના જમાનામાં. હવે તો બ્રાહ્મણ મોટા મોટા બિઝનેસકાર થઈ ગયા છે બધા. પણ વિદ્યા ને ધનનો પણ સુમેળ લેવો, માતા પિતાનો એક આમ જે જુગલબંધી આપણે કહીએ છીએ, માતા પિતાને જે મિત્ર, આ બધુંનો સમન્વય કરો બહુ જ દુષ્કર છે. સાતમ ને સોમવાર ભાગ્ય જ ભેગા થાય, સાતમ ને સોમવાર પાછો શ્રાવણ માસનો સોમવાર, એ તો ભાગ્ય જ. સારંગપુરમાં હનુમાનનું મંદિર છે અમારે, ત્યાં શનિવારે બહુ ગીર્દી થાય, ખબર પડી જાય કે શનિવાર લાગે છે, અને પૂનમે પણ બહુ ગીર્દી થાય, પણ પૂનમ અને શનિવાર ભેગા થાય તો ઓહો જોવા જેવું હોય સારંગપુરમાં. અને એમાં પણ જો કાર્તિક પૂનમ હોય અથવા ચૈત્રી પૂનમ હોય, મોટી પૂનમ, આ તો શ્રાવણની જે પૂનમ હોય, છેલ્લો શનિવાર કંઈક હોય તો ભારે ભીડ જામે. આ બધોનો સમન્વય થવો બહુ જ અઘરી વસ્તુ છે. કેવી રીતે આપણે સમજી શકીએ ને, બધા જુદા જુદા રોલ છે. માતાનો રોલ જુદો છે, પિતાનો રોલ જુદો છે, મિત્રનો રોલ જુદો છે, દરેકને ખાસિયત છે. આપણે જોતા આવ્યા છે એક મહિના સુધી, દરેક તેની એક વિશેષતા છે. એ બધાનું બેલેન્સ કરવું બહુ જ અઘરું છે. કદાચ કોઈ કેવા મળે તો એક પુરુષ કે જેમાં બધું જ આપણે સારામાં સારી રીતે, પાછું થોડું થોડુંક નહીં, બધું જ સારામાં સારું હોય તો એક આપણે કલ્પના કરો, એક સાધુની કલ્પના કરો. ચાલો એ પોતે કોઠારી હોય, એ આગળ વધ્યા છે. અને કોઠારી કેવા, બહુ ડાયનેમિક હે, વ્યવહાર કુશળ, વહીવટમાં એકદમ પાવરદાર, જમીન સંપાદન કરવી, કોઈને મનાવો કરાવવું, નીચે સ્ટાફને બધાને રાજી રાખવા, કામ કેવી રીતે લેવું, કેવી રીતે આમ બધાને સંતોષપૂર્વક એ લોકોને પણ આમ હૈયું ભરી દેવું, એવા કોઈ કોઠારી હોય તો. અને ફક્ત કોઠારી નહીં, એ પોતે પાછળ સત્સંગ પ્રવૃત્તિ પણ કરાવી જાણે, ખાલી વહીવટ નહીં, પૈસા લેન દેણ કંઈ બિલ સાઈન કરાવ્યું નહીં, પોતે સત્સંગ પ્રવૃત્તિ કરાવી જાણે. વડીલ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, બાળ મંડળ, બધું જ એક સાથે પોતે ચલાવી શકે. કદાચ વડીલ મંડળ તમે ચલાવી શકો, બાળ મંડળ ના ચલાવી શકો. બાળમંડળ ચલાવવું ને બહુ ભારે છે. વેગ સાગર સ્વામી કે 1,00,000 ડૉક્ટરની વાત કરી શકું પણ 10 બાળકોની વાત ના કરી શકું. વેગ સાગર સ્વામી પોતે કહે છે, બાળકોને પણ રાજી રાખવા, કિશોરને પણ રાજી રાખવા, યુવકોને પણ રાજી રાખવા, વડીલો પણ રાજી રાખવા, સત્સંગ પ્રવૃત્તિની તમામ જવાબદારી તમે માથે લઈ શકો. અને નાના મોટા પ્રવાસ હોય કે મોટા ઉત્સવ હોય, સ્વામીજી પધારણ હોય, પારાયણ હોય, કંઈક જોડી પર્વ હોય, અન્નકૂટ હોય, બધી જ વ્યવસ્થા તમે કરી શકો. નાના મોટા ઓનગોઈંગ પ્રોજેક્ટ, પ્રસ્તિદાન છે, કંઈક તમને બીજું કંઈક ફંડ રેઝનું કામ છે, બધામાં તમે એકદમ પાવરફુલ. એટલું જ એને પીઆર પણ કરી જાણો, આખા તમારા જિલ્લામાં તમારું નામ આમ છાપામાં મહિના મહિને આવતું જ હોય, લોકો મોટા માણસો આવતા હોય, પાણી પાણી થઈ જાય, તમારે મહાનુભાવ આવે, તમને ઇંગ્લિશમાં બોલતા ફાવે, તમને સંસ્કૃતમાં બોલતા ફાવે, તમને હિન્દીમાં બોલતા ફાવે, ગુજરાતીને પારાયણ પણ જોરદાર કરો, પારાયણ કરો, પ્રવચન કરો, ગમે તે વિષય ઉપર, બહારના વિષય, ગીતા, મહાભારત, રામાયણ, એના પર તમે પારાયણ કરી શકો, તમે પ્રવચન પણ કરી શકો, સત્સંગ સમુદાયને પણ તમે સંતોષ આપી શકો. હે નામ ભક્તિ ચિંતામણિ, વાચરામો સાણી વાતો, સ્વામીના પ્રસંગો, મહારાજના પ્રસંગો, બધી તમે પાવરફુલ હો પ્રવક્તા તરીકે. એટલું જ નહીં, તમે પૂજારી પણ હો, સારામાં સારા પૂજારી. પૂજારી ખાલી આરતી ઉતારે એવું જ નહીં, પાછું
તમને સાફો પહેરતા પણ આવડવું જોઈએ, તમને સીતાજીની સાડી પહેરાવતા પણ આવડવું જોઈએ, અને દરેક દરેક ઉત્સવના દિવાળીના ઉત્સવમાં તમને જે વાઘા પહેરાવતા આવે, 15 ઓગસ્ટ હોય, રક્ષાબંધન હોય, પછી હિંડોળાનો ઉત્સવ હોય, જે પણ કે નાના મોટા તહેવાર હોય, બધું તમે જાણતા હો, એવા તમે પાવરફુલ અને સારામાં સારા તમે પૂજારી હો, તમારા ઠાકોરજીના ફોટા બ્રોશરમાં છપાતા હોય, ચંદનના વાઘા કરતામાં તમને આવડે, એટલું જ નહીં તમે ભંડારી પણ હો, અને ભંડારીમાં ખાલી દરબાર શાક રોટલી નહીં, તમે બધું જ બનાવતા આવડે, આખો અંકુટ તમને આવડે, બધા જ ફરસાનો, બધી જ મિષ્ટાનની વાનગીઓ તમને, એમાં બંગાળી મિષ્ટાન પણ આવી ગઈ, એમાં સાઉથ ઇન્ડિયન મિષ્ટાન આવી ગઈ, એમાં સાઉથ ઇન્ડિયન બધા ઢોસા ને ઇડલી ને બધું આવી ગયું, પંજાબી પનીર ને પરોઠા ને આ ને તે ને, નોર્થ ઇન્ડિયન પણ જે રાજસ્થાની ને મરાઠી ને, એટલું જ નહીં ભારત નહીં પાછું મેક્સિકન ને ચાઇનીઝ ને ઇટાલિયન ને સ્પેનિશ ને અમેરિકન ને ફ્રેન્ચ ને જે તમે ગયો બધું જ તમે આવડતું હોય, આવો કોઈક સાધુ હોય તો કેવો કહેવાય માણસ, કેવો સાધુ કહેવાય, હે તમે ના છો કે આવા સાધુ આપને મળે તો, હજી તમને કદાચ એનું મહિમા નહીં સમજાય, કારણ કે આ સાધુની વાત છે, આ સાધુની વાત છે, પણ તમારા માટે બીજું દ્રષ્ટાંત આપણે આપીએ, આપણે ઓલરાઉન્ડરની વાત કરીએ છીએ ને, કોઈક એવો કોઈ ક્રિકેટર હોય કે સારામાં સારો બોલર હોય, બોલર એટલે પાછો કેવો, ફાસ્ટ બોલિંગ બરાબર કરાવી જાણે, એમ બોલ આમ પાસ થઈ જાય, આમ આમ આંખના પલટ કરવામાં બોલ પાસ થઈ જાય, એવો જબરજસ્ત પોતે ફાસ્ટ બોલર હોય, ફાસ્ટ બોલર નહીં પાછો એકલો, પોતે મીડિયમ પેસ પણ બોલ કરી જાણે, એમાં પાછો ઇન સ્વિંગ પણ કરે, આઉટ સ્વિંગ પણ પોતે કરે, અને પાછો સ્પિનર પણ એવો જ, ઓફ સ્પિન પણ મારે, લેગ સ્પિન પણ મારે, અરાઉન્ડ ધ વિકેટ પણ બોલિંગ કરી શકે, ઓવર ધ વિકેટ પણ પોતે બોલિંગ કરી શકે, એવો પોતે બોલર હોય, સ્લો પીચ ઉપર પણ બોલિંગ કરી શકે અને ફાસ્ટ પીચ પર બોલિંગ કરી શકે, એવો કંઈક બોલર હોય તો, અને એ પાછો બોલર નહીં બેટ્સમેન પણ હોય પાછો, અને કેવો બેટ્સમેન, ડાબા હાથે પણ રમી શકે અને જમણા હાથે પણ રમી શકે, સવ્ય સાચિન અર્જુનની જેમ, ડાબો હાથ કોઈક આવી ગયો હોય સામે અને જમણો હાથ પેલો રાઈટ હેન્ડ બીજો કોઈ બેટ્સમેન હતા, ફિલ્ડિંગ ના હોય વેર વિખેર કરી નાખે, કેપ્ટન એમની મૂંઝવણ થઈ જાય સામેવાળાને, એવો એવો બેટ્સમેન હોય, અને બેટ્સમેન પાછો એ ફ્રન્ટ ફૂટ ઉપર તો પાવરફુલ, બેક ફૂટ ઉપર તો પાવરફુલ હોય, એ શોર્ટ પીટના બોલને પણ મારી શકે, ફૂલ લેન્થ બોલને પણ મારી શકે, હુક પણ મારી શકે, કટ પણ મારી શકે, સ્વિંગ પણ મારી શકે, બધી રીતે પાવર દો, એટલો જ નહીં એ પછી વિકેટ કીપર પણ હોય, સારામાં સારો વિકેટ કીપર, એટલો જ નહીં પોતે ફિલ્ડિંગ પણ કરી જાણે, સ્લીપમાં પણ રહી શકે, ગલીમાં પણ રહી શકે, બાઉન્ડ્રી પણ રહી શકે, એટલો જ નહીં પોતે કેપ્ટન પણ હોય, સારામાં સારો કેપ્ટન, એના ટીમના બધા મેમ્બર્સને સંતોષ આપી શકે, એવો કેપ્ટન પાછો આજકાલના કેપ્ટન નહીં, એ બધાને સંતોષ આપી શકે, કેપ્ટન નહીં પાછો, પોતે કોચ પણ હોય, પોતે મેનેજર પણ હોય, આને કેવો કહેવાય, આને ઓલરાઉન્ડર કહેવાય કે નહીં, આને ઓલરાઉન્ડર કહેવાય, આવો કોઈક હોય તો, આવો મળે, આવા સ્વામીજી છે, આપની રીતે આપને સમજાય એટલે આપણે દર્શન આપવા પડે છે, તો પણ હજી સ્વામીજી નહીં સમજાય આપને, કારણ કે આપણે હજી એક વ્યક્તિને પણ આપણે નથી પામી શક્યા, આપણે કોઈક માતા છે, કોઈક પિતા છે, કોઈક પુત્ર છે, કોઈક ભાઈ છે, કોઈક પાડોશી છે, કોઈક કોઈક બોસ છે, આપણે પોતાનો રોલ હજી પામી શક્યા છે, હું સાચા અર્થમાં પિતા બની શક્યો છું, જ્યારે આપણે એક રોલને પણ નથી પાર પામી શક્યા, તો એક જ રોલ, એક જ વ્યક્તિને બધા રોલ ક્યારે આવે, સ્વામીનો મહિમા આપણે ક્યારે સમજી શકશું, આપને ખબર પડે, એક પિતા તરીકે, એક પતિ તરીકે એક વ્યક્તિને આપણે આ જીવન સંતોષ આપી શકીએ છીએ, બસ તમારી જાતને પૂછો, બહુ જ અઘરું છે. ટોલ્સ્ટોયે કઈ વાત કરી, બહુ સુંદર ભારે વાત કરી નાખી, તો ટોલ્સ્ટોય એવું કહે છે, તમે એક વ્યક્તિને જિંદગી સુધી પ્રેમ આપી શકો જો એક મીણબત્તી આખી જિંદગી બળી શકે તો, એક મીણબત્તી આખી જિંદગી પ્રગટ રહી શકે પ્રજ્વલિત, એમ ના પાડી દીધી, તમે એક વ્યક્તિને ક્યારે સંતોષ નહીં આપી શકો તો બધાને ક્યારે સંતોષ આપી શકો, સર્વને સર્વદા સર્વથા સંતોષ આપવું એ તો અશક્ય જેવું લાગે છે, સ્વામીશ્રી અશક્ય પણ આપણા માટે શક્ય કર્યું છે, કારણ કે એ આ લોકનો પ્રેમ નથી, એ આપણે આગળ વાત કરશું હમણાં, સ્વામીશ્રીનો પ્રેમ એ આપણા માટે ઓલ ઇન વન પ્રેમ છે, સ્વામીશ્રીના એક જ પોતે વ્યક્તિ છે, છતાં પણ ઘણા બધાને ઘણા બધા રૂપે દર્શન થાય છે, સ્વામીજી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત એ પોતે રજૂ કરે છે, સ્વામીજી 88 સાલમાં ડર્બન હતા, આજે સ્વામીજી જોહાનિસબર્ગ પહોંચ્યા છે, સાઉથ આફ્રિકા, સાઉથ આફ્રિકાનું જ બીજું એક શહેર છે ડર્બન, ત્યાંના એક જૂના લંડનના યુવક હરનીશ પટેલ, અત્યારે જે ત્યાગ સ્વરૂપ સ્વામી છે, અને એને બીજા એક ભાઈ હતા ગોવિંદ સ્વામી, પોતે ધામમાં ગયા, એમના પુરુષોત્તમના ત્રીજા ભાઈ હરનીશ, બધા સંતો અને સ્વામીને ઋષિ તરીકે બોલાવે છે,
એકવાર ઋષિ સ્વામી બાપાને કહે છે કે સ્વામી યુ આર માય ફ્રેન્ડ, યુ આર માય ગુડ ફ્રેન્ડ, એમ કહીને સ્વામી બાપાને ઇંગ્લિશમાં વાત કરી. સ્વામી બાપાએ સામેથી શું કીધું કે અમે તારા ગુડ ફ્રેન્ડ તો છીએ, પણ તારા ગુડ ગુરુ પણ છે અને તારા ગુડ ફાધર પણ છે, ત્રણેય છે. સ્વામી આ પ્રસંગમાં ત્રણેય જ વાત કરી છે, પણ સ્વામી એનો સ્પષ્ટ અહીં સ્પષ્ટતા કરે છે. સ્વામી કે અમે તો તારા ગુડ ફ્રેન્ડ તો છીએ, પણ તારા ગુડ ગુરુ પણ છે અને ગુડ ફાધર પણ છે, ત્રણેય છે. સ્વામી શ્રી જો નિરૂપણ કરે છે, ગુડ ગુરુ માનીએ તો ભક્તિભાવ રહે, પિતા માનીએ તો દાસપણું રહે, આજ્ઞા પડાય, અને ફ્રેન્ડ માનીએ તો સાથે નિખાલસપણે નિષ્કપટપણે વર્તાય. આ સ્વામી બાપાએ ત્રણ પાત્રની વાત કરી, ગુરુ એટલા માટે ભક્તિભાવ, પિતા એટલા માટે આજ્ઞાપાલન અને દાસપણું, મિત્ર નિખાલસપણું અને નિષ્કપટપણું. સ્વામી કીધું કે ત્રણેય અમે તારા છે. આ તો ત્રણની વાત થઈ, એનાથી પણ એક આગળની વાત છે. સ્વામીજી 85 સાલમાં એ વખતે નગર ચાલતું હતું આપણું દ્વિશતાબ્દી મહોત્સવ. સ્વામીજી રાત્રે 11 વાગે અમદાવાદમાં એક હોસ્પિટલમાં એક આપણા હરિભક્ત અને ગુણભાઈ ભૂપેન્દ્રસિંહ ચોડાસામાને મળવા માટે જાય છે. તબિયત થોડીક બગડી ગઈ હતી, સ્વામીજીને મળી અને પાછી ઉતારી તરફ આવી રહ્યા હતા. રાત્રે 11 વાગ્યા હતા. એ વખતે ગાડીમાં ઇન્દ્રવદન એક વાત કરે સ્વામી આપણને. ઇન્દ્રવદન કહે છે કે સ્વામી ડોંગરીજી મારા જેવું કહેતા કે જેને મા બાપમાં હેત ના થાય તેને ગુરુમાં તેને ભગવાનમાં પણ હેત ના થાય. આવી વાત ઇન્દ્રવદન કરે છે. સ્વામી પણ ઘણી વાર પોતું ઉલ્લેખ કરે છે, ત્યાં પેલું કેટલકેમાં પણ આ વાત કરેલી. એ વાત તો પ્રસંગ, એ પ્રસંગ જુદો છે, પણ ઇન્દ્રવદન આવું કહે છે કે જેને માતા પિતામાં ના હેત થાય તેને ભગવાનનો પણ હેત ના થાય. પછી પોતાની વાત કરે છે તો સ્વામી એનો અર્થ એવો થયો કે મને ભગવાન ક્યારે હેત, ભગવાનમાં હેત નહીં જ થાય, એમને તો નાનપણમાં માતા પિતાનો પ્રેમ નથી મળ્યો, એટલે કે મને માતા પિતાનો પ્રેમ મને માલ્યો નથી, હું હેત પ્રીત કરી શક્યો નથી, માટે ભગવાનનો મને હેત નહીં થાય, એવું જ ને? આવો પ્રશ્ન બાપાને પૂછે છે ગાડીમાં. સ્વામી બાપા જે માર્મિક વચન કહે છે ત્યાં સ્વામી કહે છે કે જો તારે તો મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો કે જે કયો એ, તને તો મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો જે કયો એ આ મળ્યા છે તે યોગી બાપા જ છે, માટે તેમાં આત્મબુદ્ધિ કરવી. સ્વામી બાપા એ વખતે યોગી બાપા તરફ નિર્દેશ કર્યો કે મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો કે જે કયો હોય તે તમે એવ સર્વમ એ યોગી બાપા છે, એમાં આપણે આત્મબુદ્ધિ કરવાની છે. બીજો એક પ્રસંગ આપણે જોઈએ. સ્વામીશ્રી અમદાવાદમાં હતા, રવિસભાનો કાર્યક્રમ ચાલતો હતો. એ વખતે રઘુવીર ચૌધરી આપણા જાણીતા એક સાક્ષર સાહિત્યકાર, એ રવિસભામાં પોતે વાત કરી રહ્યા હતા. તાજેતરમાં જ પોતે ઇંગ્લેન્ડ જઈ અને ત્યાંનો જે સત્સંગનો પોતે પરિચય મેળવેલો, ત્યાં હરિભક્ત સાથે બેઠક ઉઠક થઈ કેટલાક હરિભક્તનો અંગત પરિચય પણ થયો, એના જે અનુભવો એ પોતે રવિસભામાં કહી રહ્યા હતા. એમાં વિશેષ વાત તો એ હતી કે બ્રહ્મિયારી સ્વામીના પૂર્વાશ્રમના જે બધા સંબંધીઓ એમનો ભેટો ત્યાં થયો હતો અને એમના સંબંધીના મહિમાની વાત તો પોતે રવિસભામાં કરી રહ્યા હતા. એટલે બ્રહ્મિયારી સ્વામી ખબર પડી કે આ અમારા ઘરની વાત બધી આવે છે, એટલે પોતે થોડાક શરમાઈ ગયા કે આપણી વાત ક્યાં સાંભળવી. એટલે પોતે ઊભા થઈ રવિસભામાંથી અને સ્વામીશ્રી રૂમમાં પોતે પહોંચી ગયા. આમ રઘુવીર ચૌધરી બહુ ઇમોશનલી બધી વાતો કરતા હતા, એટલે એ વાત બધી પૂરી થઈ ગઈ. બ્રહ્મિયારી રાહ જોતા કે સ્વામી બાપા અમારા રૂમમાં આવશે. બાબા રૂમમાં પ્રવેશ કર્યો અને હવે પહેલાં તો મસ્તી કરી, પહેલાં તો આમ બે આંગળી કરી આમ અને આંખ ઉપર આમ કર્યું કે કેમ બ્રહ્મિયારી, એમ રડું આવી ગયું કે મમ્મી બાપાની વાત સાંભળી રડું આવી ગયું. પછી હસ્યા, પછી બાબા બેઠા પલંગ ઉપર. પછી બાપા શું બોલે છે, બાપા કહે છે કે જો માતા પિતાનો માતાનો પ્રેમ જુદો છે અને પિતાનો પ્રેમ જુદો છે. સ્વામી જાણે છે, સ્વામી કે માતાનો પ્રેમ જુદો છે અને પિતાનો પ્રેમ જુદો છે, પણ ગુરુમાં તો 2 in 1 બે પ્રેમ આવી ગયા. સ્વામીશ્રી આટલું બોલીને પલંગ ઉપર બેસે છે, પણ પછી પોતે જ પોતાના વાક્યમાં સુધારો કરે. સ્વામી કહે કે 2 in 1 નહીં, ગુરુ તો 1 in 1, ગુરુમાં તો 100નો પ્રેમ આવી જાય છે. સ્વામીશ્રી આપણા માટે ખરેખર તમેવ સર્વમ એ બિરુદ સાર્થક કર્યું છે. આપણા માટે હર કોઈનો પ્રેમ એ પ્રમુખ સાહેબ મહારાજમાં આવી ગયો છે. આપણે કદાચ વ્યાખ્યા પણ ના આપી શકીએ, માતા પિતા એ સિવાય બીજું શું હોઈ શકે આપણે ખબર નથી, પણ એ જે કંઈ હશે ને એ પણ આમ આવી જ ગયું. ભલે આપણે કદાચ બોલતા નહીં આવડતું હોય, આપણે વિચારતા ના આવડતું હોય, આપણે કદાચ વ્યાખ્યા નહીં આવડતી, કદાચ આપણે પ્રસંગ પણ નહીં આવડતો, આપણે કહેતા ના આવડતું હોય, પ્રસંગ કહેવાની જરૂર નથી, અનુભૂતિનો વિષય છે. આપને અનુભવ થશે કે ના, સાંઈ બાપા મારા માટે એ સર્વ છે. આ સર્વની વાત, આ ઓલ ઇન વનની વાત, ઓલરાઉન્ડર થવાની વાત, એ બધાને સર્વથા સર્વદા સર્વને પ્રેમ આપો
કેટલી દુષ્કર વાત છે. અને તો બાપાએ વાત કરી કે માતા પિતાનો પ્રેમ એનાથી પણ વિશેષ છે આ તો, કારણ કે આ પ્રેમ છે ને એ દિવ્ય પ્રેમ છે. આ તો ખાલી આપણે એક શ્લોકના દ્વારા આપણે એક આધાર આપી લીધો છે, તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ છે સખા તમેવ. એ માતાના આધારે આપણે કેટલાક લક્ષણો જોયા કે માતા જન્મ આપે છે, માતા પોષણ આપે છે, માતા રક્ષણ કરે છે, માતા માવજત કરે છે, પિતા પોતે એ પિતૃછાયા આપે છે, પીઠવાડ આપે છે, માતા પિતા પોતે લગ્ન કરાવડાવે છે. આ બધા તો આપણે લૌકિક લક્ષણ છે, એકચ્યુઅલી આપણી બુદ્ધિમાં બેસે એટલા માટે આ લૌકિક લક્ષણના આધારે આપણે સ્વામીશ્રીના પ્રસંગ કેટલા ગોઠવ્યા. હકીકતમાં એ પ્રસંગો ગોઠવાના નથી હોતા, સ્વામીશ્રી જીવન જ પોતે બોલે છે, અનુભૂતિનો વિષય છે. સ્વામી આપણામાં મમતા છે, માતા જેવો પ્રેમ છે, આપણે સમજાય એટલા માટે માતા જેવો પ્રેમ આપણે કહે છે. પણ મમતા કરતા પણ સ્વામીશ્રીનું જે પ્રેમ છે દિવ્યતા છે, મમતામાં દિવ્યતા ભળે છે, કારણ કે એ કલ્યાણકારી છે. આખરે માતાનો પ્રેમ પણ માયાવી જ છે ને, માતાનો પ્રેમ પણ, માતાના પ્રેમમાં પણ સ્વાર્થ તો રહ્યો જ છે. અંતે આ લોકનો પ્રેમ છે, લોહીની સગાઈ છે. આ લોકના આ જન્મના માતાને, જન્મ જન્મ માતા ક્યાં આપણે કોઈ યાદ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમમાં ભલે મમતા આપણે દેખાય, માતાનો પ્રેમ પણ એમાં સ્વાર્થ નથી, એમાં દિવ્યતા છે. અહમમત્વ નથી, એમાં કલ્યાણની ભાવના છે, એમાં જીવનું સાચું હિત એમાં સમાયેલું છે. એટલે માતા કરતાના, માતા કરતા પ્રેમમાં પણ એ જુદો પ્રેમ છે, જીવની સગાઈ છે. આત્માના માતા પિતા છે સ્વામીશ્રી મુંબઈ માતા. એ વખતે એક રાકેશ મકવાનો નામનો 6 વર્ષનો બાળક સ્વામીશ્રી પાસે આવે છે. એકદમ સુનમૂન થઈ ગયો તો સ્વામી ઘર વાત કરી કે સ્વામી મારા પિતાજી અકસ્માતમાં સ્વર્ગમાં પહોંચ્યા છે, મારા પિતાજી મને બહુ યાદ આવે છે, શું કરું. હવે આવો 6 વર્ષનો બાળક કે નાની ઉંમરમાં એને પિતાનો પ્રેમ ના મળે, હુંફ ના મળે, બિચારો શું કરશે, કેવી રીતે મોટો થશે, માતા પણ કેવી રીતે એને મોટો કરી શકે. બાપા એને એકદમ પ્રેમથી માથે બર્થડે બધા હાથ ફેરવે છે, અને પછી ધીમે ધીમે થોડીક વાત કરે છે કે જો યાદ તો આવે સ્વાભાવિક છે, પણ રડવાથી થોડા કે પિતાજી પાછા આવી જવાના છે, આપણે ભગવાનને યાદ કરવા, ધીમે ધીમે દુઃખ ઓછું થઈ જશે. પછી સ્વામી કહે છે કે પિતા હતા એ વાત સાચી, પણ એ તો દેહના પિતા છે ને, આપણા આત્માના પિતા તો શ્રીજી મહારાજ છે અને યોગીજી મહારાજ છે, એમને યાદ કરવા. સ્વામી બાપા કહે છે આત્માના પિતા તો કોણ છે, ભગવાન ને સંત છે. પછી પછી એમાં પણ ખાલી જ્ઞાન આપીને એમ છોડી નથી મૂકતા, વાંધો નહીં મંદિરમાં આવતો રહેજે, જે પણ કંઈ જરૂર પડે અમે છે, પૂછતો રહેજે. સ્વામી બે રીતે જ્ઞાન પણ આપે છે અને હું પણ આપે છે, પણ અંતે તો સમજાવી દીધું જ કે અંતે તો બધા જ સંબંધો આ દેહના જ છે, બધા જ સંબંધો દેહના છે, આ જન્મના જ. 84 લાખ જન્મ આપણે થઈ ગયા છે, આત્મ સ્થિર રહ્યો છે, આત્મ એક નહીં રહ્યો છે, દેહ તો કેટલાય બદલાઈ ગયા છે. શાસ્ત્રો આપણે કહે છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આપણે માતાનું ધાવણ આપણે ધાવ્યું છે. વિચાર કરો સમુદ્રનું પાણી કેટલું અગાધ છે, આપણે પામી શકીએ એમ છે. અમારા નર્મદા સરોવર, આપણે સરદાર સરોવર જોવા ગયા હતા, ઓહ અધધધ થઈ જાય, આટલું બધું પાણી, આમ આપણને કે આ પાણી આપણે કહે ને નાથી શકશું, આ ડેમનું શું થશે એવું આપણે થાય. પણ એ પાણી એ સમુદ્રમાં આવે ત્યારે સમુદ્ર જેમ કેટલા, એક જન્મમાં એક બાળક આમ થોડી કઈ 80 વર્ષ જીવન સુધી એ માતાનું ધાવણ ધાવે છે, કેટલા મહિના ધાવે, 3 મહિના 6 મહિના વર્ષ, ચાલો ને વર્ષ બાળક એ ધાવે માતાને, માણસ ચાલો માનો વાલી રસ, એક વર્ષમાં બાળક એ કેટલું પાણી દૂધ પીતું હશે, એક ટેન્કર કલ્પના કરો, ચાલો એક ટ્રેક્ટર, એક ટેન્ક, એક જન્મમાં એક બાળક એક ટેન્કર પોતે દૂધ પી છે, સમુદ્રમાં કેટલા ટેન્કર ખાલી થતા હશે, કલ્પના બેસે છે. કેટલો જન્મ, કેટલા જન્મ વીતી, અને પાછું સસ્તન પ્રાણી જ પણ દૂધ પીતા હોય છે, સસ્તન પ્રાણી જ પોતે દૂધ પીતા હોય, પેલા આ પેલા કાચિંદા ને પેલા પેલા અજગર ને બધા થોડા કંઈક પાણી પીતા, દૂધ પીતા હોય છે. તો એવા તો કેટલાય જન્મથી પસાર થાય કે યાદ પણ નથી આપને, અને એક જન્મના પ્રેમમાં આપણે બસ માતા માતા, બરાબર છે, એનો ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી. પણ એના કરતા જે આત્માના સગા છે, આત્માના જે માતા છે, એને કેવી રીતે ભૂલાય. એ એ જે માતાનું જેમ એ જે ખરું માતૃત્વ છે, આત્મિક માતૃત્વ, એ તો બહુ જ જુદું છે. મહાભારતમાં શાંતિ પર્વમાં જ્યારે ભીષ્મ પિતા યુધિષ્ઠિરને બોધ આપે છે, ત્યારે યુધિષ્ઠિર આ વાત કરે છે કે માતા પિતા કરતા પણ ગુરુ ચડી જાય છે. પોતે કહે છે ગુરુર ગરિયાન પિતૃતો મિતૃતસ માતૃતસ ચોત મે મતી, પિતૃત અને માતૃત કરતા પણ ગુરુ ગરિયાન ગુરુ પતે ચડી જાય છે. શા માટે, કેમ
ત્યાં જવાબ આપે છે. એનો જવાબ આપણે વિષ્ણુ સ્મૃતિમાં આપણે મળે છે, સોરી મનુસ્મૃતિમાં મળે છે. મનુસ્મૃતિમાં પોતે કહે છે કે ઉત્પાદક બ્રહ્મદાત્રો ઘર્યાન બ્રહ્મદા પિતા બ્રહ્મજન્મ હિ વિપ્રસ્ય પ્રેત્ય ચેહચ શાશ્વતમ. કે આ લોકમાં બે સરખામણી કરે છે કે ઉત્પાદક એટલે કે માતા પિતા અને બ્રહ્મદાતૃ એટલે કે જે ગુરુ આપણે બ્રહ્મ સુધી બ્રહ્મદાનનો આપણે જન્મ ગતિ કરાવી શકે છે, આપણો બુંદ સૃષ્ટિમાંથી આપણે નાશ સૃષ્ટિનો દેહ પાવી શકે છે, એવા જે ગુરુ એ બેની સરખામણીમાં કોણ ગરિયાન કોણ ચડી જાય? તો બ્રહ્મદઃ પિતા બ્રહ્મદાતા ચડી જાય. કેમ? કારણ કે આ લોકના માતા પિતા તો ખાલી આપણે માનવ શરીરમાં માનવ યોનિ આપણે શરીરનો જન્મ અપાવે છે, પણ જે ગુરુ છે આપણે શાશ્વત આપ જ્ઞાન આપે છે, શાશ્વત આપને અસ્તિત્વ આપે છે. આ લોકનું જીવન તો કેટલું 80 વર્ષ પછી શું, પણ આપણો આત્મા તો અમર છે ને. એ અમરત્વ સાચો અમરત્વ આપણે કોણ પ્રમાણી શકે? સિકંદરને એક વાર પૂછવામાં આવ્યું કે તમે તો મોટા રાજા છો, શહેનશાહ આલમ છો, છતાં પણ આજે આખી દુનિયા તમારી પગે ઝૂકે છે, છતાં પણ તમે એરિસ્ટોટલને હાથ જોડો છો તમારા ગુરુને, શા માટે આવું? ત્યારે સિકંદરે બહુ સુંદર જવાબ આપ્યો. સિકંદરે કીધું કે મારા પિતા, પ્રશ્ન એવો હતો કે તમે તમારા પિતાને જેટલો આદર નથી આપતો એટલો આદર તમે એનાથી પણ અધિક તમે એરિસ્ટોટલને તમે આદર આપો છો. ત્યારે એરિસ્ટોટલ પોતે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર પોતે કહે છે કે ફ્રોમ એરિસ્ટોટલ આઈ અટેઇન ઇટર્નલ લાઈફ એન્ડ ફ્રોમ માય ફાધર મે પેરિશેબલ એક્ઝિસ્ટન્સ. મારા પિતા થકી તો મને ખાલી આ નશ્વર દેહ પ્રાપ્ત થયો, પણ મારા ગુરુ એરિસ્ટોટલ પાસે તો મને શાશ્વત જીવન મને પ્રાપ્ત થયું છે, એટલા માટે મારા ગુરુ એ મારા પિતા થકી પણ અધિક છે. આવા તો બીજા કેટલાય આપણે દર્શન દ્વારા જોઈ શકીએ કે સ્વામીશ્રી એક આપણા આત્મિક માતા પિતા બન્યા છે, એટલા માટે દેહના આત્મા પિતા કરતાં પણ એ ઘણા ચડી જાય છે, ઘણા ચડી જાય છે. એક કવિએ પણ થોડુંક આનો ઉલ્લેખ કરવા માટે પ્રયત્ન કર્યો છે કે માતા કરતાં પણ સંત કેમ ચડી જાય. પોતે કહે છે કે એક ડગલું અમે આગળ ભાળ્યા, એક ડગલું અમે આગળ ભાળ્યા, જનનીથી જગમાં સંત માત સોડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવંત સંતનો સ્વભાવ છે એવો જનનીની ગોદ જેવો. માતા સોડાવે, હાલડા ગાય પંપાડે અને પાણી દૂધ પીવડાવીને એને સોડાવી દે, પણ સંત છે ને એ આપણી જાગૃતિ આપે છે. સ્વામીશ્રી પાસે કલકત્તાથી આપણે હરિભક્ત હર્ષદભાઈ વાળિયા એમનો 5-6 મહિનાનો બાળક એ સ્વામીશ્રી પાસે લાવે છે વર્તમાન ધરવા માટે, અને સીધો સ્વામીશ્રીને ખોડામાં જ મૂકી દે છે. એ વખતે નાનો બાળક 5-6 વર્ષનો બાળક એને આંખ બંધ હતી હોય અને આંખ બંધ હોય છે. સ્વામીશ્રી એમના ખોડામાં લે છે બાળકને અને પ્રેમથી સ્વામીશ્રીની આંખ ઉગાડે છે, નાના બાળકની આંખ ઉગાડે છે અને પછી શું બોલે છે? મહાત્મા જાગો. એકદમ મીઠી હલકે સ્વામીશ્રી બોલે છે મહાત્મા જાગો, અને નાનો બાળક છે આંખ ઉગાડે છે. સ્વામીશ્રી કે મહાત્મા જાગે ખરા? સ્વામીશ્રી નાના બાળકને પણ મહાત્મા તરીકે સંબોધી શકે છે. અબ્દુલ કલામે પણ માર્ક કરેલું, સાંઈ બાપા જ્યારે ત્યાં ગાંધીનગરમાં જ્યારે બાળ પ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ આપણે ઉજવાયો, સ્વામીશ્રી બાળકો આગળ પહેલી જ વાત શું કરે છે? આત્મા પરમાત્માની વાત કરે છે. અબ્દુલ કલામને જ્યારે ખબર પડી કે સ્વામીશ્રી આત્માની પરમાત્માની વાત બાળકોને કરી રહ્યા છે, અબ્દુલ કલામ બહુ સરસ એમનું ઓબ્ઝર્વેશન હતું, આત્મા જાગ્યા ખરા? પછી બાપા નામ પૂછે છે કે નામ શું છે? એટલે હર્ષદભાઈ કહે કે સ્વામીનું નામ રાજ છે. કે ઓહો વાહ રાજ. પછી બાળકને સંબોધીને સ્વામી શું કહે છે? જો આપણે આ લોકનું રાજ નથી લેવો, આપણે તો ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના ધામમાં પહોંચવું છે, ભગવાનનું રાજ આપણે મેળવવું છે. આ જાગૃતિ ગીતામાં લખ્યું યા નિશાસર ભૂતાનામ, આ લોકમાં જે બધા જ સુતેલા છે ત્યાં સંત જાગેલા છે. એટલે કે લોકો તો ભગવાનની ભક્તિમાં તો સુતેલા છે, ઘોર નિંદ્રામાં છે, એમાં સંત પોતે જાગેલા છે. અને જેના પ્રત્યે આજે દુનિયા માત્ર જાગેલી છે વિષય ભોગમાં, એમાં સંત સુતેલા છે. એ આપણે જ્યારે આપણે સુતેલા છે વિષય ભોગમાં આપણે ભગવાનને ભક્તિમાં, એમાંથી ભગવાન આપણે સંત આપણે જગાડે છે. અને લખ્યું અહીંયા ભેળવી દે ભગવાન, ભગવાન સાથે જોડી આપે છે. સોની વાતમાં પણ લખ્યું બાપના હૈયામાં સ્ત્રી છે તો પણ આવે છે છોકરાને, અને સંતના હૈયામાં ભગવાન છે તો ભગવાન આપે છે. બાપના હૈયામાં સ્ત્રી છે, માતાના હૈયામાં સ્ત્રી નથી એવું લખ્યું. ઘણા હરિભક્તો કહેતા હોય છે સંતોમાં તમે કેટલાક જીવનમાં તમે તપાસ કરશો માતાએ પ્રેરણા આપી હશે. કેટલાય એવા સંતો છે જૂના જૂના વડીલ સંતો તમને કહેશે, તમે પૂછશો તો કે માતા થકી પ્રેરણા મળી,
બહુ જ ભાગ્ય જેવા પુરુષ પુરુષો હશે, પિતાઓ હશે કે જેને છોકરાને પ્રેરણા આપી. ના એવું નથી, પણ સ્વામી બોલી ગયા છે કે બાપના હૈયામાં સ્ત્રી છે, સ્ત્રીના હૈયામાં પુરુષ એવું નથી લખ્યું, બાપના હૈયામાં સ્ત્રી છે મારે છોકરાને પરણાવે છે. પણ સંતના હૈયામાં શું છે? ભગવાન છે, ભગવાનમાં જોડી આપે છે. સ્વામી શ્રી ગઢડા માતા 92 સાલનો પ્રસંગ છે, એટલે વખતે તો જૂના અવતારના બધા હતા. એ વખતે વડોદરાના જ બેસોની મહાજન સ્વામીજી પાસે આવે છે. એ લોકોના અરસ પરસ દીકરા દીકરીને લગ્ન લેવાના હતા. સ્વામીજી પાસે કંકોત્રી લેવા માટે આવ્યા, તારીખ મુહૂર્ત. આમ કંકોત્રી બ્લેન્ક એ લોકો લાવ્યા હતા, પણ સ્વામીજી જે રીતે મુહૂર્ત આપે એ પ્રમાણે મુહૂર્ત એ લોકો લખી અને ઠાકોરજી ચરણે એ કંકોત્રી ધરવાના હતા. સ્વામીજી મુહૂર્તને બધું આપ્યું, સ્વામીજી ગમત કરી. વીરચંદ મોદી ત્યાં હતા. બાપા વીરચંદ મોદીને આગળ ઉલ્લેખ કરીને કહે છે કે મોદી, કે આ બચ્ચુભાઈ તમારા ગોર કહેવાય કેમ? એટલે બચ્ચુ કાકા એકદમ ગરગર થઈ ગયા, હાથ જોડી દીધા કે સ્વામી અમારા ગોર તો આ લોકના બધા ગોર, તમે અમારા ગોર. સ્વામી કહે કે જો ગોર હોય એ આ લોકનું ભેગું કરી આપે. સ્વામી એમ એક્શન કરી, ગોર હોય એ આ લોકનું ભેગું કરી આપે, અમે તો ભગવાન સાથે ભેગું કરી આપે. સ્વામી કહે છે કે અમે તો પરલોકના ગોર છે, તમારો હસ્તમેળા એ ભગવાન સાથે કરી આપે છે. એવા સાચા ગુરુ, એવા સાચા માતા, સાચા પિતા એ પ્રમુખ સ્વામી મહારાજ, આત્માના આત્માના માતા પિતા. આવા તો કેટલાય દ્રષ્ટાંતનો પાર આવે એમ નથી, આવા તો કેટલાય સૂક્ષ્મ લક્ષ્મણો તો કેટલાય રહી ગયા છે. રોજ અહીંથી જાઓ કથામાં એમ ત્યાં જાઓ, આ પ્રસંગ રહી જ ગયો, આ પ્રસંગ રહી જ ગયો, કાલે કહીશ કાલે કહીશ, બીજો વિચાર આવી જાય, બીજા પટ્ટા પર ચડી જાય, તમને કેટલા પ્રસંગો છૂટી જશે. સ્વામીના પ્રસંગમાં દૈવત કેટલું છે. એક પ્રસંગ આપણે કહીએ ને, સમયની મર્યાદા છે, બુદ્ધિની મર્યાદા છે, સંજોગોની મર્યાદા છે. એક પ્રસંગ અહીં ખાલી નાનો આમ તો પ્રસંગ આવે સ્વામીજીને કે દરેકે દરેકના અંતરમાં નવો પ્રસંગ સૂચે, મારો પણ આવો પ્રસંગ બને, મેં પણ આવો પ્રસંગ વાંચ્યો, સંતોને કેટલા નવા નવા પ્રસંગો સ્ફુરે. કથા પૂરી થઈ નથી ને કે હરિભક્ત કહેવા આવે સ્વામી મારો પ્રસંગ આવો જ બન્યો છે. સ્વામીના પ્રસંગમાં દૈવત છે, એક જીવતું જાગત જગતું એક મૂર્તિમાન આ સ્વરૂપ છે, એટલા માટે એને આપણી સમક્ષ રહી ગયા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો જે આપણે ગુણગાન ગાઈએ છીએ પ્રત્યક્ષનો જ માલ છે, એમની હાજરીમાં એમની ઉપસ્થિતિમાં આપણે દિવ્ય ઉપસ્થિતિમાં આપણે પ્રસંગો ગાઈએ છીએ, એમનો મહિમા ગાય છે, એમ જ મજા આવે છે ને. બાકી તો પુસ્તકો તો છે જ, શાસ્ત્રોમાં તો કેટલા બધા અવતારો અને ભક્તોના ગુણગાન આપણે ગાઈએ, પણ આપણી નજર સમક્ષ એ પુરુષ જીવન જીવી ગયા, જીવી રહ્યા છે, એનો મહિમા છે. આજે હું ગમે તે ગપો મારું તમે સ્વીકારો, મન સ્વામી હાજર છે, વડીલ સંતો હાજર છે, એ લોકોની હાજરીમાં આપણે પ્રસંગો ગાઈએ છે, તમને જ નહીં કબૂલ કરો તમે, કદાચ કંઈ પ્રસંગમાં આગું પાછું થઈ ગયું હોય, તમે જ ઉલટા તમે કહેશો, સામેથી તમે ઊભા થઈ શકશો, તમે મારા કરતાં વધારે પ્રસંગ કહી શકશો બધા ભેગા થઈને કે ના આ વાત સાચી, આ વાત ખોટી છે. અહીંયા ગપો નહીં ચાલે, બીજે બધે ચાલશે, આ ગુનાતીત સમાજ, આ ગુનાતીત સમાજે સાચો માલ ચાખ્યો છે, અહીંયા ગપ્પા નહીં ચાલે. એટલા માટે પ્રમુખ સાહેબનું આપણે જ્યારે જીવન જોઈએ છે, એક એક પ્રસંગમાં અપરંપાર આપણે નેતી નેતી જ લાગે છે. આપણે આમ સ્વામીના ગુણ આપણે ક્યારે પામી શકશે એવું લાગે. આપણે જે મંગલાચરણ પેલું કરીએ છીએ ને, ઘણા ભક્તોને ગમી ગયું છે, અક્ષરજીન સ્વામીને રચિત આ મંગલાચરણ છે.

કહીં રે. સ્વામીશ્રીના ગુણ એવા અપરંપાર છે કે એ ગુણનો પાર શારદા પણ નહીં કહી શકે. એને મૂલવવા કેવી રીતે? આપણે હીરે હીરે નહીં રે પ્રમુખજી, તમને મૂલવું નહીં રે. આપણે કદાચ બધા જ ગુણો હીરા બધા આખા દુનિયાને હીરા માણે કે ભેગા કરશું તો પણ આપણે નહીં પામી શકીએ એવા સ્વામીશ્રીના અપરંપાર છે, એવા ગુણો છે. બધા નીલમના સન્માન એ પણ ઓછા છે, ઘસી બ્રહ્માંડોના પ્રાણ એ પણ ઓછા છે. આજે સ્વામીશ્રીને આપણે શું આપી શકશું? જાણે એ જે ઋણ આપણા ઉપર છે, એમને જે ગુણ છે, એનું જો આપણે મૂલવણી નથી કરી શકતા તો આપણે એની કિંમત ક્યારે ચૂકવી શકશું? જેનું આપણે આમ લિસ્ટ પણ નથી કરી શકતા તો આપણે એનું રીપે, એનું બિલ આપણે ક્યારે વળતર વળી શકશું? અશક્ય લાગે છે. સ્વામીશ્રીનો આપણા જે ઉપર જે આ ગુણ છે, આ જે ઋણ છે, એ અનંત ભવમાં પણ આપણે ક્યારે ચૂકવી શકશું કે નહીં એ પ્રશ્ન છે. એક લોક એક જન્મમાં એક માતાનું ઋણ પણ આપણે ચૂકવી શકીએ એમ છે? ઉમાશંકર જોશી આપણા ગુજરાતીના બહુ મોટા એક સાહિત્યકાર સાક્ષર થઈ ગયા, એ માતાનું ઋણ વિશે પોતે લખે છે. એ પોતે કહે છે કે માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણ કોઈ પણ રીતે ચૂકવી શકાય એમ છે? પછી સમજાવે છે, ખરું જતા એ ઋણ નથી. ઋણ ગણીને પણ પૈસામાં હિસાબ માંડી શકાય એમ છે. પણ પોતે પોતાની ભાવના રજૂ કરે છે, જગતની માતાઓનું ઋણ ચૂકવાનો જો સ્વયં ભગવાન હવાલો લે તો ભગવાનનું પણ દેવાડું નીકળે. ઉમાશંકર જોશી પોતે કહે છે કે માતાનું ઋણ કેવું છે? એ કદાચ ભગવાન પણ નહીં ચૂકવી શકે તો આપણો તો ક્યાં હિસાબ છે? માતાનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ છે? એ પૈસાથી કંઈ ચૂકવાય એમ છે? માતા જે રીતે આપણે 9 મહિના સુધી ઘરમાં આપણે રાખે છે, આપણી માવજત કરે છે, આપણા માટે ચરી પાડે છે, એ બાળકને પછી જ્યારે પ્રસૂતિ એ જે વેદના છે એ માતા જ જાણે. એ જાણ્યા એ વેદના પ્રસૂતિ પછી પણ જે પોતામાંથી ભોગ આપે છે અને ધવડાવે છે, એ બધું ઋણ આપણે ક્યારે ચૂકવી શકશું? નહીં ચૂકવી શકે. મહાન સ્વામી એક જૂનો પ્રસંગ યાદ કરે છે. 77 ની સાલમાં પોતે અમેરિકામાં હતા, સાથે ડૉક્ટર કેસી પટેલ આપણા જેમ મેકે સત્સંગ મંડળના પ્રમુખ. એ વખતે ઘરે હરિભક્તના ઘરે પ્રધાનમંત્રી થાય છે, એક યુવાન મળે છે વલાસણનો તો મૂળ. એ વખતે માતા પિતા ભારતમાં હતા, છોકરો ત્યાં હતો. એટલે કેસી કાકા બધી વાત સમજાવે કે તું જો તો ખરા, તું અહીંયા આવ્યો છું, તારા માતા પિતા ત્યાં છે, તું પૈસા કમાય છે, તું માતા પિતા યાદ કરે છે કે નહીં? કે એમાં શું યાદ કરવાનું? સામે પડે છે, હું મારી રીતે કમાઉં છું, હું મારી રીતે મારું ખાઉં છું. એમ નહીં, તું મોટો થયો, એમને મોટો થયો, તારા માતાને જન્મ આપ્યો, તને ખવડાવ્યું, તને દૂધ પાયું, એ તું કેવી રીતે ભૂલી શકે? છોકરો શું કહે છે કે મને કેટલું દૂધ પીવડાયું, એનું બિલ કેટલું થાય, મને બિલ મોકલી આપશો, બિલ આપી દઈશ, પૈસા આપી દઈશ. આ કઈ પૈસામાં ગણિત થઈ શકે એમ છે? દલપતરામ કવિએ બહુ સુંદર લખ્યું છે, ઘણી

જમાતું. દલપત રામ કવિના જે માના ગુણ આપણે પહેલા પણ જોઈ ગયા છે એમાં છેલ્લું પદ છે, ગણિતે ગણાથી નથી તે ગણાતું. એ ગણિત કઈ માણતું નથી, પૈસા કેટલા થાય એ બિલ કઈ અપાય છે, જેનું બિલ અપાતું નથી એના પૈસા ક્યારેય ચૂકવાય એમ નથી. માતા ક્યારે બિલ આપે છે કે ચાલો 9 મહિનાનું ભાડું આટલું થાય, અને મુંબઈમાં એટલે મુંબઈનો તો સ્ક્વેર ફૂટનો ભાવ વધી જાય, અને દૂધ પ્યોર પાણી નાખ્યા વગર એકદમ બરાબર વિટામિન વાળું ગરમ કરેલું, સાકર પણ નહીં નાખવી પડે, એ દૂધનો ભાવ શું થાય, એ બિલ આપે છે માતા ક્યારે? એ ઋણ ક્યારે ચૂકવાય? એ માતાનું ઋણ ચૂકવાય એમ નથી. એમ આ માતાની, એક માતાની, અને માતાને એવું જ થાય છે કે હજી મેં કર્યું જ નથી. સ્વામી શ્રી મને એવું જ લાગ્યા કરે છે મેં તમારા માટે કંઈ જ કર્યું, આટલું બધું કર્યા પછી પણ એવું લાગ્યા કરે મેં કર્યું કંઈ કર્યું નથી, એ એવું તમે ઋણ કેવી રીતે ક્યારે ચૂકવી શકો? સ્વામી શ્રી મહુદા માતા. સ્વામી શ્રી બોર્ડવા જતા હતા, મીટિંગ પૂરી થઈ અને સ્વામી શ્રી સોફામાંથી ઊભા થઈ બાથરૂમ જઈ રહ્યા હતા. એ વખતે એક બાજુ બ્રહ્મગિરી સ્વામી હતા, બીજી બાજુ ભગવતચરણ સ્વામી હતા. સ્વામી શ્રી બાથરૂમમાં જતા એટલે એમના સ્લીપર એમ પહેરવાની ઈચ્છા થઈ, એમને સ્લીપર પહેરીને બાથરૂમમાં જવાના હતા. એ વખતે બ્રહ્મિયારી સ્વામીએ બાપાને સ્લીપર ઊંચા કર્યા, બાપાને બતાવ્યા કે સ્વામી જો તમારા આ સ્લીપર છે તમે જો. પછી પોતે બહુ આમ વ્યંગમાં પોતે બોલ્યા કે સ્વામી તમારા સ્લીપર છે ને તમારા જ પગ આ સ્લીપરમાં આવે છે, તમારા જ પગ આ સ્લીપરમાં આવે છે. કેવાનો ભાવ તે જતો કે તમારા આ પેંગણામાં બીજા કોઈનો પગ આવી શકે એમ નથી, આ દુનિયામાં કોઈ એવા પુરુષ નથી કે તમારા આ સ્લીપરમાં તમારો એમ તમારા એમના પગ મૂકી શકે. કેમ? કે તમે જે સમાજ માટે કર્યું છે આજે કોણ કર્યું છે? પછી બ્રહ્મસિંહ શું કહે છે કે સ્વામી તમે છે ને એકવાર શાંતિથી એક લિસ્ટ કરો, તમે એક લિસ્ટ કરો કે મેં શું શું કર્યું છે, કેવા કેવા કાર્ય મેં કર્યા છે. બ્રહ્મસિંહ એવું બોલ્યા કે તમે એ લિસ્ટ બનાવશો ને જ્યારે તમે વાંચશો ને તમને તમારી જાતની ઈર્ષા આવશે, કહો આ કોણ કરી ગયું, મેં કર્યું એટલું. તમને જ તમારી ઈર્ષા આવશે કે આવું કોઈ પુરુષ આટલું કરી શકે સમાજ માટે. સ્વામી સેવા ગડગડા થઈ ગયા. સ્વામી કે ના ના આપણે ક્યાં કર્યું છે, આ તો બધું મહારાજ કરી ગયા છે, યોગ્ય આપણે સંકલ્પથી શાસ્ત્રમાં બળથી બધું થાય છે. જે પુરુષે પોતાની જાતને ઘસી નાખી છે લિટરલી, હજી પણ થાય છે મેં કંઈક કર્યું જ નથી મારે ઘણું ઘણું બાકી છે, પોતાની જાતને લિટરલી ઘસી નાખી છે. આપણે પ્રસંગ પહેલાં કીધો તો એકદમ આનુષાંગિક છે, એ પ્રસંગ યાદ કરીને આપણે પછી અહીંયા આજનો દિવસને પૂરું કરીએ. સ્વામી કહે છે કે મેં તમારા માટે હરિભક્તો માટે દેહ ઘસી નાખ્યો છે. સ્વામી શ્રી 95 સાલમાં લંડન હતા. એ વખતે લંડન મંદિરની પ્રતિષ્ઠા બાકી હતી, થોડાક દિવસ બાકી હતા. સ્વામીશ્રી પ્રતિષ્ઠા પહેલાં એક હરિભક્તના ઘરે રહેતા, મોહનભાઈ કોલોરામાં, આપણા વિશ્વેશ્વર અને પુરુષોના પિતાશ્રી. સ્વામીને એવું કહે છે મંદિર આપણે રહેશું તો બાંધકામનું બરાબર બધું મારા લીધે જ બધું કામ અટકી જશે, બધા સંતો હરિભક્ત મારી વ્યવસ્થામાં જ પડશે, એના કરતાં આપણે દૂર રહીએ થોડુંક, અને મીટિંગને બધું આપણે મંદિરમાં કરશું અને રોજ રોજ હરિભક્તના ઘરે કરશું, રોજ રોજ આપણે સાઈટ ઉપર નિરીક્ષણ કરતા જશું. રોજ સાંજે બાપા ત્યાં હરિસંતોને બોલાવે અને મંદિર મહોત્સવની ત્યાં મીટિંગ થાય. એકવાર સાંજે સ્વામીજી ઠાકોરજી જમાડી અને સંતોની રાહ જોતા હતા, સંતો આવશે પછી આપણે મીટિંગમાં બેસીએ. સ્વામી તો એક એક પણનો ઉપયોગ શબ્દ ઉપયોગ કરનારા, એટલે ઠાકોરજી જમાડી લીધા પછી બાપા નીચે જ બેસી ગયા જમીન ઉપર જ, પાછળ સોફાનો ટેકો, પગ લાંબા કરેલા, પોતાના ખોળામાં ઓશિકો હતું અને ઓશિકા ઉપર પેડ લઈ અને પેન સાથે બાપા પોતે પત્ર લેખન કરી રહ્યા હતા. ધીમે ધીમે સંતો બધા આવતા ગયા, પત્ર થોડોક લાંબો હતો એટલે થોડીક વાર હતી પત્ર પૂરો થવાની. સંતો શાંતિથી દર્શન કરી રહ્યા હતા. જેવો પત્ર પૂરો થયો સ્વામીજી પેન મૂકી પેડ મૂકીને એક બાજુ ગોઠવી દીધું બધું, અને સ્વામીજી સંતો સામે જોયો, સંતો સ્વામી સાથે જોયો. પછી બાપાએ પૂછ્યું કે સંતો શું જુઓ છો? સામે એક સંત હતા એટલે એમ થોડી ગમત સૂજી. સંતે કીધું કે સ્વામી અમે તમારા ચરણાવિંદ જોઈએ છે, અમે તો એવું સાંભળ્યું છે કે જે ભગવાન હોય એના ચરણાવિંદમાં 16 ચિહ્ન હોય, અને જે સંતે અંગો અંગમાં ભગવાનને ધાર્યા હોય તો એના ચરણાવિંદ પણ 16 ચિહ્ન હોવા જોઈએ કે નહીં? એટલે અમે તમારા ચરણાવિંદ જોતા હતા, અમે શોધતા હતા કે આ 16 ચિહ્ન ક્યાં ગયા. સ્વામી શ્રી બહુ જ માર્મિક તે ઉત્તર આપે છે. સ્વામી કે પધરામણી કરી કરીને ઘસાઈ ગયા છે. આમ આપણે ઘણું બધું સમજવાનું છે. 16 ચિહ્ન જોવા નથી જવાનું આપણે. એમનું જીવન બોલે છે કે 16 ચિહ્ન હોય કે ના હોય એ તો ભગવાનનું સ્વરૂપ જ છે. એની કઈ સાબિતી નથી ભગવાનપણાની. ભગવાનપણની સાબિતી શું છે? પોતાના ભક્ત માટે ઘસાઈ જાઓ. મહારાજે કીધું કે મારામાં ગુણ શો કે મારા ભક્તનો પણ ભક્ત બની શકો એ મારો ગુણ છે. સ્વામી શ્રી આજે આપણા ભક્તના પણ આપણા માટે પોતાનો દેહ કુરબાન કર્યો છે એ હવે ગુરુ
જે અનંત એકમાત્ર પર જયારે ગુણ આપણે નથી કરી શકતા, ઋણ નથી ચૂકવી શકતા, એવી અનંત માતા, એવા અનંત પિતા, એવા અનંત સ્વજન, એવા અનંત મિત્ર, એવા અનંત વિદ્યા ધન બધું જ તમે સર્વમ, એનું ઋણ હવે ક્યારે ચૂકવી શકશું? શું ખપશે સ્વામીશ્રીને? આ લોકનું કઈ નહીં ખપે, આ લોક તો બધું તો તજીને આવ્યા છે. જે લોક ભોગ તજીને વિચરે તેને શું અર્પણ કરીએ, એને શું ખપશે? એક જ વસ્તુ ખપશે એ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

આપણે પ્રમુખ ઉપનિષદનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ અભ્યાસ કેટલો મહત્વનો છે એ આપણે એક જર્મન ચિંતક સમજાવે છે. જર્મનીમાં એક બહુ જ મોટા ચિંતક થઈ ગયા, દાર્શનિક થઈ ગયા, એનું નામ હતું શોપનહાવર. ભારત માટે અને ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ આદર હતો, અંતરથી આદર હતો. એટલું જ નહીં, ભારતના શાસ્ત્રનો પણ એમને ખૂબ જ ગહન અભ્યાસ હતો. આપણા ઉપનિષદો એમને બરાબર વાંચેલા, એને અભ્યાસ કરેલા અને એના ઉપર એમને ઘણું ચિંતન કરી અને લેખો પણ લખેલા. એમના આવા ઊંડા અને તલસ્પર્શી અભ્યાસ પછી પોતાનો અનુભવ કહે છે કે આજે ઉપનિષદનો અભ્યાસ એ કેવો છે. તો પોતે કહે છે કે ઇન ધીસ વર્લ્ડ દેર ઇઝ નો સ્ટડી સો બેનિફિશિયલ એન્ડ એલિવેટિંગ એઝ ધેટ ઓફ ધી ઉપનિષદ. એટલે કે આ દુનિયામાં ઉપનિષદનો જે અભ્યાસ એની સરખામણીમાં ઊભો રહી શકે એવો બીજો કોઈ અભ્યાસ નથી જે ઉપનિષદ અભ્યાસ એવો ઉન્નતકર છે અને ઉપકારક છે. એમણે તો ઉપનિષદો વિશે વાત કરી, તો આપણા માટે પણ આ પ્રત્યક્ષ ઉપનિષદ જ છે. આપણે પ્રમુખ ઉપનિષદનો અભ્યાસ કરી રહ્યા છે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોનો અભ્યાસ કરી રહ્યા છે, સાક્ષાત પ્રગટ ગુરુ હરિનું આપણે સામીપ્ય સેવી રહ્યા છે. આ ઉપનિષદ જ છે. તો જ્યારે આપણે આ પ્રમુખ સ્વામી મહારાજના આવા દિવ્ય અદ્વિતીય પ્રસંગોનો આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, આપણા અંતરમાં પણ એક ગૌરવ હોવું છે. કેટલું મહાન કાર્ય આપણે કરી રહ્યા છીએ. કદાચ કોઈક અહીંયા આવીને કોઈનો પરિચય આપણે આપવામાં આપીએ કે આ ભાઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મેડિકલમાંથી પસાર થયા છે, તો આપણને ગૌરવ થાય ને. એ બીજા કોઈની વાત થઈ, આપણો પોતાનો દીકરો હોય તો આખા ગામને આપણે કહેતા ફરીએ. આ તો હાર્વર્ડ નહીં, હાર્વર્ડની પણ હાર્વર્ડ, દુનિયા માત્રની જે પણ કંઈ યુનિવર્સિટી હશે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ, યેલ, બર્કલી, અને મેડિકલ કે નહીં, પણ જે આધ્યાત્મિક વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એનો મહિમા, એનો ગૌરવ સાથે આપણે આગળ વધીએ. આપણે પ્રમુખ ઉપનિષદમાં એક શ્લોકના આધારે સ્વામીશ્રીના ગુણ આપણે ગાઈ રહ્યા છે. એમાં હજી આપણે માતાના લક્ષણો જોઈ રહ્યા છે. તો સૌપ્રથમ આપણે સૌ સમૂહમાં હાથ જોડી સ્વામીશ્રીની મૂર્તિની સ્મૃતિ સાથે આપણે આ શ્લોકનું ગાન સાથે કરીએ.

માતા દૂધ આપે છે, માતા ધવડાવે છે, માતા પ્રેમથી પોષણ આપે છે, એ વિષય આપણે વાત ઘણી આપણે ગઈકાલે કરી. માતા દૂધ આપે છે એ કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે, ભગવાનની કેવી મોટી કૃપા છે. દેવાનંદ સ્વામી એમના પદમાં લખે છે,

धीरजधर तू अरे अधीरा। ભગવાનની કેવી મોટી આ કૃપા છે, હાડ માસના અને ચામડાના એક પૂતળામાં ભગવાને દૂધ મૂક્યું છે બાળકના સંપોષણ માટે, તો માતા બાળકને દૂધ આપે છે। માતા જ્યારે પહેલી વાર પોતાના બાળકને એ સ્તનપાન કરાવડાવે છે, ધવડાવે છે, એ ક્ષણ કેવી દિવ્ય છે, એ ક્ષણ કેટલી પવિત્ર છે કે એ વખતથી માતાનો અને બાળકનો એક બહુ વિરલ સંબંધ ત્યાંથી સદાય છે। એ માણસ મરે ત્યાં સુધી એ દૂધના આધારે જીવે છે। એ જે પવિત્ર સંબંધ સદાય છે એના સંદર્ભમાં એક બહુ સુંદર વાક્ય ઇંગ્લિશમાં કહેવાયું છે, There is nothing holier in this world than the first consciousness of love। કે આ દુનિયામાં પ્રેમ પ્રાપ્તિની પ્રથમ પ્રતીતિ સિવાય બીજું કશું જ પવિત્ર નથી। પહેલી વાર જ્યારે એ બાળક આવી રીતે માતાનો સંબંધ સાધે છે અને માતા અને બાળકનું જે પછી એનું ચિરકાળ જે સંબંધ સધાઈ રહ્યો છે, એ જે પ્રથમ ક્ષણ કેટલી પવિત્ર છે, ત્યારથી ધ ફર્સ્ટ કોન્શિયસનેસ ઓફ લવ, એને ખ્યાલ આવે છે કે આ મારી માતા છે। એ જે સંબંધ સધાઈ રહ્યો છે બાળક અને માતા, ત્યારથી જ આમ જુદા પાડી શકતા નથી। એ માતા અને બાળકનો સંબંધ આપણે જોઈ રહ્યા છે। જેમ માતા બાળકને દૂધ આપે છે એમ સ્વામીશ્રી પણ આપણે સૌને પ્રેમથી પોષે છે। દૂધ તો પ્રતીક છે, પ્રેમ દ્વારા સ્વામીશ્રી આપણે સૌને પોષે છે। પણ એ પ્રેમ કેટલો જુદો છે જગતથી। ગઈકાલ આપણે જોયું સ્વામીશ્રી ક્યારેક ક્યારેક એ શબ્દ દ્વારા પણ એ પ્રગટ કરતા હોય છે, બહુધા તો સ્વામીશ્રી પોતાના ક્રિયા દ્વારા જ એ બતાવતા હોય છે, પણ ક્યારેક ક્યારેક સ્વામીશ્રી બોલી જાય છે આઈ લવ યુ। પણ એ જે આઈ અને એ જે લવ, એ આ કોઈક સ્વામીશ્રી કોઈ પેલા ફિલ્મી કલ્ચરમાંથી નથી બોલતા આઈ લવ યુ। એ દિવસ જ્યારે સ્વામીશ્રી લુસાકા એરપોર્ટ ઉપરથી આ જીતુ મલાવીને ફોન ઉપર વાત કરી, એ દિવસ કંઈ ફ્રેન્ડશીપ ડે નહોતો। સ્વામીશ્રીના માટે એક સ્થાયી ભાવ છે, એમની આ ધ્રુવ પંક્તિ છે, બોલે કે ના બોલે એ અંતના અંતરમાં સતત આ વાત એ ગુંજતી રહે છે। સ્વામીશ્રીના મનમાં એમ છે કે બધાને હું ચાહું છું। આ સ્વામીશ્રીનો પ્રેમ એ માતા કરતાં પણ ઘણો ચડિયાતો છે। કેવી રીતે? સ્વામીશ્રીના પ્રેમમાં છે ને

પડોશી પાડોશીની બધી બાઈઓ આવે અને પોતાના બાળકને રમાડે, થોડીક વાર ગમશે પણ પછી એ થશે કે આ તો મારું બાળક છે, તમે કેમ રમાડીને લઈ જાઓ છો? એના અંતરમાં પણ એવી ઈર્ષ્યા જાગે છે કે ના ના, આ તો મારો બાળક છે. પાડોશીની બાઈઓ હોય અને પોતાના બાળકને નવા નવા કપડાં આપે, રમકડાં આપે, તો માતા એ સહન નથી કરતી. માતા પોતાના બાળકને કહે છે, બેટા આપણે ના પાડી દેવી, એ તું છે નહીં આપે, આપે તો હું આપું. કારણ કે માતાને એવું છે કે હું મારા બાળકને ચાહું. અને કદાચ આડોશી પાડોશીને પણ બાળકો પોતાના જ કોઈક પુત્રના કોઈક એવા મિત્ર હોય, ભાઈબંધ હોય અને ઘરે આવે ત્યારે માતા એને નવા નવા કપડાં આપે છે એ બીજા બાળકોને. એ તો પેલા બાળકો રમવા આવે તો નવો તાજો નાસ્તો કરે ને પણ ઝટ અંદર મૂકી દે છે કે આ લોકો જાય પછી મારા બાળકને જમાડો. મારો બાળક છે ને, બીજાને શા માટે જમાડે? તેમ પોતાની માતા જમાડશે. માતાના પ્રેમમાં પણ અહમ અને મમત્વ છે, એટલે કે માયાનો ભાવ છે. સ્વામીશ્રીના પ્રેમમાં કોઈ અહમ અને મમત્વ નથી. જેમ ગાગર અને સાગર, જેમ બિંદુ અને સિંધુ, એમ માતા અને મહાત્મા. માતાનો પ્રેમ કેવો છે? ગાગર જેવો. મહાત્મા એટલે સંતનો પ્રેમ એ સાગર જેવો છે. માતાનો પ્રેમ બિંદુ જેવો, સંતનો પ્રેમ સિંધુ જેવો. ગાગરમાં તમે સાગરનું પાણી ભરો, ગુણધર્મ ધર્મ બધા જ સરખા હશે. જે પણ તમે કદાચ કેમિકલી એનું જે એનાલિસિસ તમે કરો, પૃથ્થકરણ કરો, તો જે પણ કંઈ કેમિકલ્સ, એનું કમ્પોઝિશન, એનું જે પ્રવાહિતા, એનું જે સલાઈનિટી એટલે કે જે કંઈક એનું ખારાશ, બધું જ જે તમને સાગરમાં જોવા મળશે એ બધા જ ગુણધર્મ પેલા ગાગરના પાણીમાં પણ જોવા મળશે. જે પણ કંઈક તમને વિશેષતાઓ, ખામી અને ખૂબી જે તમને સિંધુમાં જોવા મળશે, સમુદ્રમાં, એ દરેકે દરેક એના ગુણ લક્ષણો વિશેષતાઓ એ પ્રત્યેક બિંદુમાં તમને જોવા મળશે. પણ એક જ ગુણધર્મ ખૂટે છે, જે ગાગરમાં નથી પણ સાગરમાં છે, જે બિંદુમાં નથી પણ સિંધુમાં છે, એ શું છે? વિપુલતા. સાગરના બધા જ લક્ષણ કદાચ પેલા ઘડામાં આવી જશે પણ વિપુલતા ક્યાં છે? વ્યાપકતા. એમ માતાનો પ્રેમ ભલે કદાચ આ જુદા જગતથી બધા પ્રેમ કરતા મૂઠ્યો ઉચેરો હોય પણ હજી સંકોચિત છે. સંતનો પ્રેમ તો બધા ઉપર એક સરખો વ્યાપક છે. સ્વામીશ્રી સર્વને ચાહે છે એટલે માતા કરતાં પણ એ પોતે વિશેષ છે. સ્વામીશ્રી જ્યારે પ્રેમ કરવા જાય છે ત્યારે કોઈ રગ રાગ કે કોઈ નાત જાત કે કોઈ એવા લૌકિક ભેદભાવ જોતા નથી. સ્વામીશ્રી આ લોકમાં તમે જો જે પણ કંઈ પ્રેમ થાય છે, કેવા ઉપર છેલ્લા સંબંધથી પ્રેમ થાય છે, આગળની થોડીક આપણે વાત કદાચ પછીના દિવસોમાં કરશું, પણ આ લોકના પ્રેમમાં પણ આ બધા જ આ જે ઔપચારિક ભાવો છે, જે જાગૃતિ ભાવો છે, આપણે જે ટેવાયેલા છે સમાજના જે વાતાવરણમાંથી આપણે આવીએ છીએ, એની અસર આપણા મન ઉપર થાય છે, એટલે આપણો પ્રેમ પણ એ રીતે જ વ્યક્ત થાય છે. રીડર્સ ડાયજેસ્ટમાં નાની એક વાર્તા આવેલી, પણ બહુ મર્મસભર વાર્તા હતી. અમેરિકાના એક શહેરમાં એક હપસી છોકરો હતો. એ જે શહેરમાં જે પરુમાં રહેતા હતા ત્યાં લગભગ બધા ધોળિયાઓ જ રહેતા હતા, અને એ જે સ્કૂલમાં જતો હતો એમાં પણ બહુ જ ઓછા કાળિયાઓ હતા. સ્વાભાવિક છે, આજની તારીખે પણ રંગભેદની થોડીક આછી પાતળી નીતિ તો ત્યાં હોય જ. આ છોકરો એ જ્યારે પણ સ્કૂલેથી દોડી દઈને ઘરે આવે ને ત્યારે કોમ્પ્યુટર પર બેસી જાય, અને હોમવર્ક પૂરું કર્યું નથી ને તરત જ કોમ્પ્યુટર પર. આમ તો હવે હોમવર્ક પણ લોકો કોમ્પ્યુટર પર જ કરતા હોય છે, પણ રાત દિવસ કોમ્પ્યુટર પર જ બેસે. જ્યારે આજુબાજુના છોકરાઓ આમ બહાર રમતા હોય, હરવા ફરવા જતા હોય, તો આ ઘરમાં ને ઘરમાં જ કોમ્પ્યુટર સામે જ, અને બસ એમાં જ એટલો મશગુલ રહેતો રાત દિવસ. અને મમ્મી પપ્પા કે અને બીજા બધા એના સગાવાલા પણ કે એના કઝિન્સ બધા કે તું બહાર કેમ રમવા જતો, સ્પોર્ટ્સ રમ, આમ કર તેમ કર, બીજા કેટલા બધા છોકરાઓ છે તારા નેબરહુડના, તારા આ શેરીના, પણ તું કોમ્પ્યુટર સામે જ મારું મોઢું ઘાલીને બેઠો રહે છે. ક્યારે પેલું છોકરો કહે છે, મને બહુ મજા આવે છે કમ્પ્યુટર સાથે. એ કમ્પ્યુટર જડ છે એમાં શું મજા આવે કે, પણ મને કમ્પ્યુટર સાથે જ મજા આવે છે. પણ કેમ કમ્પ્યુટર સાથે તને આટલી બધી મજા આવે છે? એક વાક્ય કરીને આખી વાર્તા પૂરી થાય છે. એ કહે છે, ધ કમ્પ્યુટર ડઝન્ટ નો આઈ એમ બ્લેક. એ કમ્પ્યુટરની ખબર નથી હું કાઢ્યો છું. બાર તો પહેલા જ મારો પહેલો પરિચય શું થશે? કહો કાઢ્યો છે આ તો કલર જોશે પહેલા. કમ્પ્યુટરને ખબર નથી હું કાઢ્યો છું. સ્વામીશ્રી આપણે

0: આપણે આપણી ચામડી ઉપર, આપણા રૂપ ઉપર. ક્યારે પૂછ્યું છે તમને કે તમે કઈ જાતના? ઓહ નહીં, તો પછી તમે પાછા રહો લાઈનમાં. પછી એવું ક્યારેક પૂછ્યું છે કે તમે કેવા ગામના છો? ગામના તો તમે પહેલાં આવી જાઓ. ચાલો, પાંચ ગામના પછી, સત્યાવીસ ગામના પછી. ચરોડતાના કે અમેરિકાના છો? ઓહો, તો તમને નજીક બેસાડું. નાત જાત આપણે ક્યારેય સર્ટિફિકેટ માંગ્યું છે? તમે કેટલું ભણેલા? તો બારમા ધોરણ બાદ આ બાજુ બેસે, પછી ગ્રેજ્યુએટ આ બાજુ બેસે, અને પોસ્ટ ગ્રેજ્યુએટ આ બાજુ બેસે. એવું ક્યારે સ્વામી પૂછ્યું છે? સ્વામી ક્યારે પણ આવા સ્થૂળ ભેદમાં પડ્યા જ નથી. સ્વામી શ્રી કાળિયાઓને પણ સુખ આપી શકે છે. કાળિયાઓ પણ સ્વામીજી સાથે એવા જ પ્રેમથી જોડાય છે. આજથી લગભગ 2-2.5 વર્ષ પહેલાં સ્વામીજી સાથે સુરેન્દ્રનગર હતા. એ વખતે સુરેન્દ્રનગરમાં જે ભૂકંપગ્રસ્ત બધા ગામો હતા, એમાં જે સંસ્થા દ્વારા નવી સ્કૂલોનું જે નિર્માણ થયું હતું, એની લોકાર્પણ વિધિ હતી. એ દિવસોમાં સ્વામી સાથે ફરતા હતા, એટલે ધર્મચરણ સ્વામી જે અંગ્રેજી પત્રો આવતા હોય એ કાયમ સેવા સોંપે, એવામાં એક કાળિયાનો પત્ર આવ્યો સ્વામીશ્રી ઉપર. પોતે લંડન રહે છે, એનું નામ છે કેની. પહેલાં ત્યાંના એક સંતે બધું આખી પૂર્વ ભૂમિકા બાંધેલી કે શા માટે આ કેની પોતે બાપાને પત્ર લખી રહ્યો છે. એને આખો પહેલાં પરિચય આપ્યો કે આ કેની કેવો માણસ છે. સામાન્ય કેરટેકર છે, પોતે કાળિયો જ છે, ઇંગ્લેન્ડનો જ છે માણસ, કેરટેકર છે. એટલે પેલું આપણે પેલું સાફસફી કરે ને પેલા સ્કૂલમાં, વોચમેન જેવું બીજું કંઈક કામ બજાવે એવા કોઈક લાઈનનો પોતે માણસ છે, જુવાન છે. મંદિરના સંપર્કમાં આવ્યો, અક્ષરવિહારી સ્વામી બધા થોડીક વાતચીત કરી અને હેત થયું. એના મિત્રમાનમાં પણ આપણા સત્સંગી થોડાક હતા, એ મંદિરમાં આવતો થયો, એ થોડુંક આપણે વાંચન કરતો થયો, અને એમાં એને એવી લગની લાગી ગઈ કે દર રવિ સભામાં હાજર થઈ જાય. એક કક્કો પણ એને સમજાય નહીં, ગુજરાતી તો શું સમજાય, પણ બેસે. એવામાં એ વખતે ભગીજીમાની જન્મજયંતિ આવી, એટલે ભગીજીમાનો ઉત્સવ લોકો કર્યો ત્યાં લંડનમાં. અને આત્મસ્વરૂપ સ્વામી ભગતજી મહારાજનું જીવનચિત્ર વિશે વાત કરતા હતા કે ભગતજી મહારાજ આદર્શ સાધક, કે ગુણાતીતાન સ્વામીને જે રાજી કરવા માટે એમ દેહની કુરબાની આપી, એમ આપણા બધા આદર્શ માટે, સાધકો માટે આદર્શરૂપ છે. કેનીને તો કંઈ સમજાયું નહીં, પણ લાગ્યું કે આ બહુ આમ જોશીલી વાત કંઈક કરે છે. શું છે? બાજુમાં પૂછ્યું કે આ વાત શેની ચાલે છે? એટલે ભાઈ ટૂંકમાં આ ભગતજી મહારાજનું જે આખું વૃત્તાંત સમજાવ્યું કે ભગતજી મહારાજે આવી સાધના કરી. આ ભાઈને બીજું તો કંઈ ના સમજાય, કંઈ ના સમજાય કે પણ બાપા સાચા ગુરુ છે અને મારે એમને રાજી કરવા, એ ફિટ બેસી ગયું. બસ પ્રમુખ સ્વામી મારને રાજી કરવા છે, એને ફિટ બેસી ગયું કે જો ભગીજી મહારાજ પોતાને ગુરુને રાજી કરવા માટે આવી સાધના કરી ને આપણા માટે જો આદર્શ હોય તો મારે પણ આ જ સાધના કરવી છે. કેનીએ 3.5 મહિના માટે ભગીજમાનું વ્રત કરેલું, 2 દિવસ ઉપવાસ અને 1 દિવસ જમવાનું એક ટાઈમ. આ કાળિયાએ પ્રમુખ સ્વામી હજી દર્શન પણ નથી, યાદ રાખજો, દર્શનમાં નથી, પણ 3.5 મહિના સુધી એને આ ભગતજીમાનું વ્રત કરેલું. સંતોએ ના પાડી પાડીને થાકી ગયા. પછી તો સંતોએ કીધું કે આવી રીતે, એટલે તારેથી આવું ના થાય તપ, તને કંઈ, તું તો દિવસમાં 7 વાર જમનારો અને તરત તો આવું તપ કરીશ તો તબિયત બગડશે, લાંબુ ટકશે નહીં. કે ના, મારે આત્મસ્વસ્થની વાત કરી, આપણા માટે આદર્શ છે, એટલે મારે તો સીધું ટોપનું જ પકડવાનું, ઉત્કૃષ્ટ વાક્ય જ આપણે પકડવાના. સંતોએ પછી યુક્તિ જ માવી કે જો તું એ વખતે તો ગણેશ સ્વામી આજ્ઞા કરેલી, જો તું કરીશ તો મન ધાર્યામાં આ બધું ખપી જશે. તો પેલો ગભરાઈ ગયો, એમ કે સ્વામી કુરાજી થશે મન ધાર્યામાં, કે તું શું કરવો હોય? કે તું બાપાને પત્ર લખ. એ પત્ર સ્વામી ઉપર આવેલો, એને આખી બધી સાધના લખીને રોજ 2 કલાક પૂજા કરે, રોજ 2 કલાક પૂજા કરે, પછી નોકરી જાય, નોકરીથી આવીને પણ પછી બધું આપણું સાહિત્યનું વાંચન કરે. આવા ઉપવાસમાં વિચાર કરો, જ્યારે જમતો ને ત્યારે આખો દિવસ પૂજા કરી, આખો દિવસ કામ કરી, રાત્રે પાછો જમતો. એટલે આવી બધી સાધના લખેલી. સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી આ સંતો આવું કહે છે કે મન ધાર્યું કર્યું, તમે મારે શું આગળ અમારે ઉપવાસ કે ચાલુ રાખવું કે નહીં? સ્વામી કીધું કે તારા તપથી મહારાજ અને યોગી બાપા રાજી થયા છે, પણ હવે જેમ સંતો 5 કે 7 ઉપવાસ કરે છે, એમાં આપણે 5-7 મહિના ઉપવાસ કરવા, બસ એમાં રાજી પાવી ગયો. આ કેની હમણાં આ વખતે સ્વામીશ્રી આવ્યા લંડન, ત્યારે પણ ફળીને મળ્યો, સ્વામીને મળ્યા, અને ત્યારે તને એવો ઉમંગ આવી ગયો છે મારે સાધુ થવું છે, સ્વામી મને સાધુ બનાવો. કાળિયો વિચાર કરો, એને સાવ વિધર્મી વિદેશીનો માણસ, પણ સ્વામીમાં કેવો જોડાઈ ગયો. સ્વામી જવાબ શું આપ્યો કે વાંધો નહીં સ્વામી, ના ના પાડીએ તરત. સ્વામી કે તું આવો મંદિરમાં, હજુ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપ, સંતોના સંપર્કમાં વધુ ને વધુ તો આવ, થોડું ગુજરાતી શીખ, અને એમ કરતા કરતા પછી આપણે આગળ જોશું. કારણે પણ ક્યારે આવો અંતરમાં કે મારે જીવન સમર્પિત કરી દેવું છે, સ્વામીનો પ્રેમ એને કેવી રીતે ચાખ્યો હશે, કેવી રીતે એને પ્રાપ્ત થયો હશે? સ્વામીના અંતરમાં કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રી ત્યાં 77 સાલમાં પણ લુસાકા એરપોર્ટ ઉપર હતા, અને સ્વામી લુસાકાથી આગળ પ્લેન જવાના હતા, પ્લેન બદલાવવાનું હતું. ત્યાં એર ઉપર જ્યારે આમ થોડોક વચ્ચેનો સમય હતો, એ દરમિયાન 3 પેલા હફજી અધિકારીઓ સ્વામીશ્રીને મળવા આવ્યા. સ્વામીશ્રી પ્રેમથી એ લોકોને એરપોર્ટ પર મળી શક્યા. સ્વામીશ્રી કંઠી પણ પહેરાવી, વર્તમાન ધરાવ્યા, અને વ્યસન મુક્તિનો ઉપદેશ એમને પણ પ્રેમથી આપી શક્યા. સ્વામીશ્રી ક્યાં ધોળ્યો છે, આ ઉજળો છે, આ રૂપાળો છે, આ કાળ્યો છે, આ કદરૂપો છે, કોઈ ભેદભાવ નથી. ગમે તેવો અબોધ હોય, અજ્ઞાની હોય, ગરીબ હોય, ગમે તે નાજ જાતનો હોય, સ્વામીશ્રીનો પ્રેમ કેવો છે? એ માત્ર તુલ્ય છે. એટલે કે આમ તો સામાન્ય પ્રેમ માટે કહેવાયું છે, લવ ઇઝ બ્લાઇન્ડ, લવ ઇઝ બ્લાઇન્ડ. એટલે કે જાણે માણસ પ્રેમમાં પડે છે ને, એ મોહાંધ બની જાય છે, કામાંધ. એમ જેમ લવ બ્લાઇન્ડ છે, તો માતૃ પ્રેમ તો સવિશેષ અંધ છે. માતા ક્યારેય જોતી નથી કે મારો છોકરો કદરૂપો છે. એના માટે તો સૌથી સ્વરૂપવાન કોઈક હોય તેના માટે બાળક જ છે. પેલો આપણે દર્શન આપે છે પેલો હબજીનું, કે સૌથી સ્વરૂપવાન પેલો બાળક લેતા હો, રાજાએ આજ્ઞા કરી તો પોતાનો જ બાળક લઈને લેતા આવ્યો. માતા માટે તો જેમ આપણે ઘણા લોકોને થતું હોય કે સ્વામી બધા VIPનું જ સાચવે છે, આ બધી વ્યવસ્થા કેમ, પાસ સિસ્ટમ કેમ, જુદા રસોડા કેમ, સ્વામી આ તો લૌકિક બધી વ્યવસ્થા છે. સ્વામીશ્રીના અંતરમાં કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રીના અંતરમાં એવું નથી, સ્વામીશ્રીના હૃદયમાં કોઈ ભાગ નથી કે આ ચોકો VIP માટે ને આ ચોકો GIP માટે, એવો કોઈ ભેદ છે? સ્વામીનું હૃદય તો વિશાળ છે. એમના અંતરમાં આ જે લૌકિક જે ડિવિઝન્સ એવા નથી. સ્વામીશ્રી કેવા પુરુષ છે? એવા પેલા કોઈ મહાનુભાવ નથી કે આમ એરપોર્ટ ટુ એરપોર્ટ જ પેલું વિચરણ કરે, અથવા તો કોઈ વ્યાસપીઠ ઉપર એને બસ કથા કરી જાણે, પછી કોઈ લેવા દેવાની હરી એના શ્રોતાગણ સાથે. સ્વામીશ્રી ગામડે ગામડે, ઘરે ઘરે જઈને પધરામણી કરી છે, એક એક હૃદય સુધી પહોંચ્યા છે. એ એક એક હૃદય સુધી પહોંચવા માટે એમ નથી જોયું નાથ, નથી જોઈ જાત, નથી જોઈ આપણો અભ્યાસ, નથી જોયું આપણું કંઈક બેંક બેલેન્સ, નથી જોયું આપણું રૂપ, નથી જોયું આપણું આવડત. જો સ્વામીશ્રી રૂપ આવડત નાથ જાત જોવા બેઠાત ને, તો મને લાગે છે આપણામાંથી આપણે તમે કોઈ ના અહીંયા રહી શકત. કયું લેવું સ્વામીનું છે ને ક્યાં આપણે? સ્વામીશ્રી આજે આપણા ઘરમાં, આપણા જ ઘરમાં માની લો કે ભારતનો રાષ્ટ્રપ્રમુખ આવે, તો આપણે કેવી આગતા સ્વાગતા કરીએ? સ્વાભાવિક છે, લોકની રીતે આપણે કરવી પડે. આપણો પોતાનો દીકરો હોય અને એ વખતે ખાવાનું માગીએ, તમારે રાષ્ટ્રપતિ માટે બધા સરસ મજાના મેવા મિશ્રણ તૈયાર કર્યું હોય અને એમાંથી બાળક કંઈ લેવા આવે, બાળકને આપણે ટપલી મારશું કે ઉભરે પછી, તારા માટે જ બધું છે, પણ પેલા સાહેબને આપણે જમાડી દે. તો બાળક કરતાં પેલા રાષ્ટ્રપ્રમુખ વધારે આપણે હેત છે એવું નથી. લોકનો શિષ્ટાચાર છે, આ બધી ઔપચારિક બધી રીત છે, વ્યવહાર છે, વિવેક છે, એટિકેટ છે, એને આપણે જમાડશું. પણ ઘર કોને સોંપશું પછી? આપણે પોતાના બાળકને, પોતાનો છે. એમ સ્વામીશ્રી કદાચ બાહ્ય રીતે આ લોકની દ્રષ્ટિએ મોટા માણસોને કદાચ સાચવતા હોય. સ્વામીશ્રી મેં કોઈ ભાર નથી. સ્વામીશ્રી માટે કોઈ VIP નથી, કોઈ GIP નથી. કારણ કે માતા માટે, દરેક માતા માટે પોતાનો બાળક VIP જ છે. દરેક માટે પોતાનો બાળક VIP છે, મોસ્ટ VIP છે, મોસ્ટ VVVIP છે. આ માતાનો પ્રેમ છે. તો હવે આપણે જોઈએ સ્વામીશ્રી નો પ્રેમ કેવી રીતે નિર્દ્વંદ છે. એમના અંતરમાં કે આ મોટો આ નાનો એવો કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રી નાનાને પણ પ્રેમ આપી શકે છે, મોટાને પણ પ્રેમ આપી શકે છે. નાનાના પણ ઘણા બધા પ્રકાર છે. કોઈ કદાચ ઉંમરમાં નાનો હોય તો પણ સ્વામીશ્રીને એટલા જ હેતથી, એટલા જ પ્રેમથી એનો ભાવ અંગીકાર કરે છે. સ્વામીશ્રી ઘણા વર્ષો પહેલાં સેલવાસમાં હતા, અને ત્યાં સેલવાસની એક નિશાળમાં બાપાનું કંઈક ત્યાં સ્વાગત કરવામાં આવ્યું. સભા હતી નાની, એ સભામાં એક નાનો બાળક હતો રામજી કરીને. સ્વામી બાપાના ત્યાં દર્શન કર્યા, સ્વામી બાપા તો પછી નીકળી ગયા, પણ ત્યાંથી સત્સંગનો રંગ લાગી ગયો. સંતો ત્યાં વિશેષ અવનવર કરવા આવતા, એટલે ધીમે ધીમે સત્સંગમાં વિશેષ ને વિશેષ આવતો ગયો. ફરી સ્વામી જ્યારે સેલવાસ પધાર્યા, ત્યાં રામજી સ્વામી પાસે આવે છે, અને તરત જ સ્વામી આગળ આવીને એ બાપાની વિનંતી કરે છે કે બાપા મારા તારે તમે મારા ઘરમાં આવશો. બાપા કે તારું ઘર ક્યાં છે? એ કે પેલા વાઘછીપા ગામ છે, એની બાજુમાં મોટી તંબોડી નામનું એક નાનું ગામ છે, કે ત્યાં મારું ઘર છે. કે તમે આવશો? કે અમે વાઘછીપા જવાના જ છે. કે તું તૈયાર રાખજે બધું. સ્વામી ત્યાંથી નીકળવાના હતા, સંતોને ખબર પડી ગઈ કે સ્વામી અહીંયા આ ગામમાં આ બધું આયોજન કર્યું છે. સંતોએ તરત ના પાડી. સ્વામીને કે સ્વામી કે ત્યાં કોઈ રસ્તો જ નથી, એ ગામ તો બહુ જ દૂર છે. સ્વામી કે વાઘછીપા જવાના છે, પણ વાઘછીપાથી આ આખો રસ્તો જ જુદો છે. પેલો બાળકને બોલાવે છે કે રામજી તારું ઘર આ વાઘછીપાથી કેટલું દૂર? કે સ્વામી 14 કિલોમીટર. 14 કિલોમીટર બધાને પોતાનું ઘર નજીક લાગતું હોય. કે 14 કિલોમીટર બરાબર છે, પણ ત્યાં પેલો ડામરનો રસ્તો નથી, સાવ ધૂળિયો રસ્તો છે, ગાડી તો જતી જ નથી. પેલા રામજીને હાજર રાખે છે, એક બાજુ સંતો ખેંચે, એક બાજુ પેલો રામજી ખેંચે. કે રામજી કે તારા ઘરમાં ગાડું છે કે નહીં? કે છે ને. કે બસ ત્યારે તું ત્યાં હાજર રહેજે. સંતોએ બાપાને બહુ જ સમજાવ્યા કે સ્વામી આ તમારું સ્વાસ્થ્ય એવું છે અત્યારે એકદમ ભરચક, એક તો ટાઈમ નથી, તમારી તબિયત બરાબર નથી રહેતી, અને ધૂળિયો રસ્તો, ધૂળ ખાવાના, આ ગાડાને કંઈ ઠેકાણા નહીં, બળદ ગાડી હોય એમાં કંઈ સસ્પેન્શન હોય, અને એ તો બધા જે આમ ઉછળ નીચળ થાય, તમારે કંઈક પીછોટી ખસી જશે, કંઈક કેણા મનકા ખસી જશે, ઉપાધિ થશે, બધું રદ થઈ જશે, માટે માંડીવાળો આપણે ત્યાંથી બોલાવી લે. કે ના, આપણે એને ઘરે જ જવું છે. સંતો સ્વામી તો ના માન્યા, હરિભક્તને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે સંતો કહે છે કે અમારી અડધી એનર્જી આમાં જ જતી હતી હરિભક્તને સમજાવવામાં, હરિભક્તને બધું થોડુંક આમ પાછા પાડવામાં, વ્યવસ્થા કરવામાં. એટલે ત્યાં હરિભક્ત કે સંતોએ હરિભક્તને સમજાવી દીધું હશે કે તમારે છે ને આ વાઘછીપા તમારું જે ગામનું જે નાકું છે, એટલે જે આખું પેલો 14 કિલોનો રસ્તો શરૂ થાય છે, ત્યાં તમારે આવી જાઓ, ત્યાં તમે બાપા દર્શન આશીર્વાદ આપી દેશે. સ્વામીશ્રી ત્યાં નીકળ્યા ગાડામાં. પહેલાં તો ત્યાં વાઘછીપા સુધી પહોંચ્યા. સ્વામી રાહ જોઈ કે પેલો રામજી ક્યારે આવશે. રાહ જોઈએ, રામજી આવે છે. અને સ્વામી પછી ત્યાં ગાડી, ત્યાં જે એ લોકોને રાહ જોવાની વાત કરી હતી, ત્યાં લોકો ત્યાં પહોંચે છે. એ લોકોને તો ફક્ત દર્શનની જ આશા હતી, આગળ કંઈ આશા હતી જ નહીં. પણ સ્વામીશ્રી જે ગાડું લાવ્યા છે કે નહીં, પહેલાં તો લાવ્યા જ હોય. સંતો ભલે કીધું હોય, કદાચ કંઈક સંતો કે સ્વામી કે હાલો. સંતો બેસે ના બેસે સ્વામી તો ગોઠવાઈ જ ગયા, પહેલાં જ ગોઠવાઈ ગયા. પાછળ સંતો ક્યાં જાય, આવું જ પડે, સ્વામીને એકલા મોકલાય નહીં. આચાર્ય સ્વામી આખો પ્રસંગ બહુ વિસ્તારપૂર્વક કહે છે. આચાર્ય સ્વામી બધા જે એ વખતે જે કંઈ સ્ટાફને કંઈ સંતો હશે બધા ગોઠવાઈ ગયા. અને પછી ગાડું તો ઉપડ્યું. ગાડું કેવું ઉપડ્યું? કચક ભૂટક આખું ગાડું ચાલે, બળદ પર પોતાની ગતિમાં ચાલે, એ તો ખાડા ટેકરા ક્યાંય જોઈ નહીં, એને થોડું કંઈક પેલું નાઇટ વિઝન હોય, અને પેલા ગાડામાં કંઈ સસ્પેન્શન ના હોય. અને એટલે તો એ ખાડા ટેકડા આવે. સંતો વર્ણન કરે છે, એક પોલો આ બાજુ ગબડે, પેલો આ બાજુ ગબડે, અંદર અંદર અથડાય. સ્વામી પણ આમ આમ ઢોલક ઢોલક થાય, અને એટલી બધી ધૂળ ઉડે, ચારે બાજુ પેલા ધૂળના પેલા મોટા મોટા પેલા ધુમાડા થતા હોય ને, ગોટા ઉડે. અને એ વખતે સ્વામી એકદમ નિશ્ચળ, સ્વામીના હાથમાં માડપ, એક સ્વામી આખો ઘૂમટો વાળેલો, મોઢા પર આ ગાતિરું સહેજ મોકલું, કદાચ કંઈક એમાંથી રક્ષણ થાય. સ્વામીશ્રી એકદમ નિરાંત. અને સ્વામીશ્રી હવે એક ગામમાં સ્વામી જ્યારે પહોંચે છે, ત્યારે એ નામ ખાલી ગામનું હતું મોટું તંબોડી, પણ નાવ ગામ સાવ નાનું, 10 ઝૂંપડાનું ગામ હતું, 10 ઝૂંપડાનું. અને સ્વામી ઉતર્યા ત્યારે સંત આચાર્ય સ્વામી વર્ણન કરે કે સ્વામી આ ગાતિરું એમ ખંખેરે છે, આમ ખંખેરે છે ને, એટલી બધી ધૂળ એ ગાતિરેમાં ભરાઈ ગઈ હતી કે આજુબાજુ આમ ધુમ્મસ થઈ ગયું ને એવું લાગ્યું. સ્વામી મસ્તીમાં આનંદમાં સંતોને કીધું કે જો સંતો ગુલાલ ઉડ્યો, ધૂળનો એમના મન ગુલાલ હતો. કારણ કે રામજીનો ભાવ હતો ને, એક ગામમાં સ્વામીશ્રી આવે છે, એક ગામમાં નહીં મંદિર, નહીં કંઈ સત્સંગ સભા ચાલે, નહીં કોઈ બીજા કોઈ સત્સંગી, એમાં લાઇટ પણ નહીં, પાવર નહીં, પાણીની ટાંકી પાણીને પડે કંઈ નળ પણ નહીં, કશું જ નહીં, માત્ર એક જ વસ્તુ હતું, રામજી. બસ આખી દુનિયામાં આવી ગઈ. સ્વામી કે રામજી છે ને એનો ભાવ છે. સ્વામી ત્યાં જાય છે, એના ઘરમાં જાય છે, સાવ અંધાર્યું ઝૂંપડું, કશું જ નહીં, અને આજુબાજુ રસ્તામાં પેલા બળદો આંટા મારીને પોદળા ને ગંદકી ને ગંધ ને બધા પરસેવા માણસો નાવાનું ધોવું નહીં, કશું નહીં. સ્વામી એના ઝૂંપડામાં જાય છે, પૂજન વિધિ કંઈ શુદ્ધ બુદ્ધ હોય જ નહીં, શું કેવી રીતે પૂજન કરવું, કોઈ દિવસ સાધુ જ જોયા ના હોય. તો સ્વામી ત્યાં જાય છે, સંતો પછી ત્યાં પૂજન વિધિ કરાવડાવે છે, દીવો કરે છે, સ્વામી બધાને બેસાડે છે, ને એક જ ઉપદેશ આપવાનો હતો, બધા રોજ નાજો, બસ રોજ નાજો, ભગવાનનું ભજન કરજો અને ખેતીમાં મહેનત કરજો. સ્વામીશ્રી 3 વાત કરી. એક છોકરાના ભાવ જોઈને સ્વામીશ્રી આટલું દૂર સુધી પણ કષ્ટ વેચીને પણ ત્યાં વિચરણ કરવા માટે જાય છે. સ્વામીશ્રી એક નાના બાળકનો પણ ભાવ અંગીકાર કરી શકે છે. શમુનો પ્રસંગ તો પ્રસિદ્ધ છે જ, આપણે સંત પરિમિત કાર્યમાં જોઈએ છે. પંચમાનો જ પ્રસંગ છે, દેવગાડ બારીમાં સ્વામીશ્રી આવ્યા, એ વખતે શંભુ 4 વર્ષનો બાળક સ્વામીશ્રી આગળ હાજર થાય છે. માલો ગામનો સ્વામીની સામે જોયે છે, એની સામે જોયે છે. નાનો આમ તો આવશું કે ક્યાં આવ્યું તારું ગામ, ક્યાં બાજુ સ્વામીશ્રી કે કેમ ગોઠવી દેશું. એ બાજુ ત્યારે દિવસ સ્વામી બધા હતા. સ્વામી કહેતા ના જ, આ તો ના જ પાડ્યો, આમાં તો જવાય જ નહીં. સ્વામી કે મેં વચન આપ્યું છે, પણ કે બાળકનું વચન છે, એમાં થોડું કંઈક એવું કંઈક હાર્ડ એન્ડ ફાસ્ટ કંઈક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે કે ના મારે જવું જ પડે. કે એ વખતે પણ આ જ પરિસ્થિતિ કે ત્યાં કંઈ રસ્તો નથી, કંઈ વ્યવસ્થા નથી, કે આપણે ગાડી જઈ શકીએ એમ નથી, બાપા કે આપણે ગાડામાં જશું. સ્વામી ત્યાં રાબોટ પહોંચે છે, ત્યાં લગ્ન પ્રસંગમાં સ્વામીશ્રી ત્યાં હાજર થાય છે, આશીર્વાદ આપે છે, ત્યાં રાત્રે જમે છે. રાત્રે 10 વાગે સ્વામીશ્રી નીકળ્યા. સ્વામીશ્રી દિવેશ્વર સ્વામી સમજાવ્યું કે આપણે ત્યાં ઘોઘામાં તો આપણે જવાના છે, નજીક જ રસ્તામાં ગામમાં આવે છે, આપણે ત્યાં જમવા શું વાંધો છે. દિવેશ્વર સ્વામી બધા સંતોએ સમજાવ્યું કે સ્વામી આપણે ત્યાં બોલાવી લે, આશીર્વાદ આપવા છે ને, કે ના આપણે ઘરમાં જ જવું છે, મેં આ વચન આપ્યું છે. સ્વામીશ્રી રાત્રે 10 વાગે નીકળ્યા અને ત્યાં માલવ ગામે આવે છે સ્વામીશ્રી. આખા ગામમાં ઉત્સાહ ઉમંગ, ત્યાં સ્વામીશ્રી એવી જ વખતે પણ અંધાર્યું સાવ ઝૂંપડું, એ લોકો પેલું સાવ શું કહેવાય પેલું ગમાણ હોય ને ત્યાં બધું સાફ સુફી કરી અને સ્વામીશ્રી ત્યાં પાઠ કરીને બેસાડ્યા. સ્વામીશ્રી ત્યાં આવે છે, આરતી ઉતારે છે, પ્રેમથી આરતી ઉતારે છે, પણ સ્વામીશ્રીની આંખ કંઈક શોધતી હતી. હજી આરતી પૂજન બધું થઈ ગયું પણ સ્વામીશ્રી શોધતા હતા કે આ શંભુ ક્યાં ગયો, જેના માટે હું આવ્યો છું, જેના માટે મેં આ બધો આ લાંબુ પંથ કાપીને આવ્યો છું. કે શંભુ તો બિચારો વ્યવસ્થામાં હતો, આગો પાછો થતો હતો કે અહીંયા આમ કરું તેમ કરું. શંભુને બોલાવ, શંભુ તે આરતી ઉતારી કે ના સ્વામી, હું તો આ સેવામાં હતો. કે ચાલ ફરી સ્વામીશ્રી આરતી ફરી પ્રગટાવી અને ઠાકોરજીને હાથમાં રાખીને શંભુના હાથે આરતી ઉતરાવી. એક નાના આદિવાસી બાળકને પણ સ્વામીશ્રી એટલા જ પ્રેમથી મળી શકે છે, ભાવપૂર્વક કરી શકે છે. એકાણું એક પ્રસંગ છે. સ્વામીશ્રી એડિસન હતા અને એ વખતે સ્વયંસેવકો સાથે એક ફોટો સેશનનો આખો આ કાર્યક્રમ હતો. એ બધા સ્વયંસેવકોનો સાથે ફોટો પડી ગયો અને એ વખતે એક 4-1 વર્ષનો બાળક જયકૃષ્ણનું નામ સ્વામી પાસે આમ સ્ટેજ ઉપર એકદમ દોડી આવે છે. આ બધા સ્વયંસેવકો બધા આમ વિખાઈ જતા હતા, એ લોકો પોતાના સ્થાને જતા હતા અને એવામાં જાહેર સભામાં છે ને આ જાહેરમાં જ કાર્યક્રમ ચાલે, છોકરો આવી ગયો, એના હાથમાં એક નાની ચોકલેટ. એ બાળક એટલા પ્રેમથી સ્વામી આગળ ધરે છે કે લ્યો સ્વામી તમારા માટે ચોકલેટ લાવ્યો છું. ભાઈ આટલા પ્રેમથી કોઈ બાળક તમને ધરે, સ્વામીશ્રીએ લીધી હાથમાં, પછી કે જા લે તારા માટે. કેમ નહીં સ્વામી, તમારા માટે લાવ્યો છું. કે ના હવે તને હું પ્રસાદી રૂપે પાછી આપું છું એમ સ્વામીએ ચોખવટ કરી. કે એમ નહીં સ્વામી, તમારે જમવી પડે ચોકલેટ. બાળક સ્વામીને કહે છે કે તમારે ચોકલેટ જમવી પડે. કે સ્વામી કે ના આ તો અમે પ્રસાદીની કરીને તને આપીએ છીએ. કે સ્વામી પેલો છોકરો કે એવી પ્રસાદી મને ન જોઈતી કે તમે જમો ને પછી મને પ્રસાદી આપો. બોલો બાળક બહુ હોશિયાર હતો. બાળક બાપા કે અમે પ્રસાદી આવી રીતે જ લઈએ છીએ, જોઈને પ્રસાદી લઈએ છીએ. સ્વામી એટલે પેલો બાળક કે તમે જમો એમ. બાપા કે અમે જોઈને જ જમીએ છીએ. જો આપણે જ્યારે પણ કંઈ સ્વામીને અર્પણ કરીએ છીએ, આપણે ઘરમાં કંઈ થાળ કરીએ અથવા તો માનસીમાં સ્વામી કે અમે અંગીકાર કરીએ છીએ, સ્વામી કે અમે જોઈને અમે જમી લીધું. કે મેં ક્યાં જોયું છે? પેલો બાળક બહુ કે તમે મારી હાજરીમાં તમે જમો. સ્વામી કે અમે આવી રીતે જ જમીએ છીએ. પેલો છોકરો માને જ નહીં. સ્વામીશ્રીએ 5 મિનિટ ત્યાં બધાની હાજરીમાં એને સમજાવ્યું કે હું મેં અંગીકાર તારો ભાવ અંગીકાર કર્યો છે, તું હવે આ લઈને તું પોતે જાતે ખાઈ જાજા. આવા આ નિકટના સંબંધો બાળક સાથે પણ સ્વામીશ્રી આવી રીતે સાધી શકે છે. આ બાળકો સ્વામી સાથે સ્વામીનો આટલો પ્રેમ છે. બાળકો તો હોય કદાચ રમાડું ગમે ને, બાળકો તો બધા આમ બધા નિર્દોષ જ લાગે, ગમે તેવો હોય તો નિર્દોષ લાગે. અને બીજાના બાળકોને રમવાની વધારે મજા આવે. તમે જોજો બીજાના બાળકોને રમાડવાની વધારે મજા. આપણે ક્યાં સાફસૂફી કરવાની હોય છે, કંઈ એને ક્યાં આપણે ભણાવવાનું છે પરણાવવાનું છે, એટલે આપણે તો રમાડીને ગલગલા કરીને છૂટો મૂકીને સાફસૂફી તને પોતાના માતા પિતા કરે. એટલે કદાચ બાળકોને રમાડવું ગમે પણ એવું નથી. સ્વામીશ્રીને વડીલ સાથે પણ એવો જ સંબંધ છે. તમે જ્યારે જ્યારે સારંગપુર આવો અને સ્વામીશ્રી અને હાકા બાપાની તમે ગોઠડી જો, જાહેર સભામાં એવી રીતે જ હાકા બાપા આ બાજુ બેઠા હોય અને કેમ બાપુ બરાબર ને, અને જૂની બધી વાતો કરે પ્રગટ ભગડની દેવની ને, અને જાત બાબુના હાકા બાપુની હાજરીમાં દરબારના જોક્સ કહેવાય. અને સ્વામીશ્રી એટલા બધા એની સાથે ઓતપ્રોત થઈ જાય. શાસ્ત્રીમાનો જૂનો પ્રસંગ છે ના, યોગી આપણી હયાતીમાં હાકા બાપુનું જ્યારે ઘરની દિવાલ પડી ગઈ ત્યારે સ્વામીશ્રી ઊભા રહીને હાકા બાપુના જે ગામનું ઘર છે ત્યાં સ્વામી બાપા ઊભા રહીને એ દિવાલ આખી ચણી આપી. એ વખતે સ્વામીશ્રી કોઠારી હતા પાછા સારંગપુર મંદિરના કોઠારી. એક આવા વૃદ્ધ હરિભક્તના ઘરમાં જઈને એનું ઘરની દિવાલ એ ચણી આપી શકે છે. પછી પણ સ્વામીશ્રી જ્યારે આ ભૂકંપ થયો ને 2001 સાલમાં એ વખતે પણ દિવાલ પડી ગઈ હતી. તો સ્વામીશ્રી ખાસ આરુણી ભગત જ્ઞાનેશ્વરને સૂચના આપી કે પહેલાં બાપુની દિવાલનું બરાબર કરી નાખજો. અને સ્વામીશ્રી જ્યારે પણ સારંગપુર આવે ને તમે જો એ મુલાકાત ખંડમાં જ્યારે હરિકા બાપુ આવે અને બધા જ સંતો વિટરાય છે, કારણ કે એ વખતે જેમ મિત્રતાની ગોઠડી ચાલે ને એ દર્શનીય છે, અવિસ્મરણીય છે. કેવી રીતે બીજા સાથે જૂના જૂના સંસ્મરણ તાજા કરે સ્વામીપા, આમ એટલા જ ભાવથી એટલા જ પ્રેમથી આ વડીલ હરિભક્તોને પણ પ્રેમ આપી શકે છે. એક પ્રસંગ મને ખ્યાલ નથી ક્યાંનો છે, હું ભૂલી ગયો છું, પણ સ્વામીપા મોટો બહુ આવી મોટી સભા હતી, અને મોટી સભા હોય ત્યારે બે મંચ હોય છે, પેલો ઉપમંચ પણ હોય છે જ્યાં નૃત્ય અને બધું થતું હોય. સ્વામીપા મોટા મંચ ઉપર બેઠા હતા, મોટું સિંહાસન, બધી જે વીઆઈપી ઉપર જે કંઈ આવ્યા હતા એ લોકોની જે મુલાકાત બધી પૂરી થઈ ગઈ, સભા આ વિસરાઈ ગઈ, એટલે કે બધા જવાના જતા સ્વામી પણ ઊભા થઈ અને પોતાને ઉતારે જવા માટે તૈયાર થતા હતા. પણ સ્વામીજીને મનમાં રહી ગયું હતું કે એક વડીલ હરિભક્તને ઉપર આવું હતું, આ બધા જે વીઆઈપી આવતા હતા ને પેલો કે આભાર દર્શનમાં કંઈક કાર્યક્રમ હશે એટલે બધા વારા ફરતી, પણ એક હરિભક્ત બહુ વડીલ અને બહુ એટલે વૃદ્ધ, એટલે કંઈ લાકડીને ટેકે ચાલતા હતા પણ એ પગથે ના ચડી શક્યા. સ્વામીજી ખ્યાલ આવ્યો કે અમને ઉપર આવું હતું પણ આવી ના શક્યા, રહી ગયા. સ્વામીશ્રી જ્યારે જતા હતા બહાર, એ પહેલાં થોડુંક ડાયવર્શન લઈ ત્યાં મંચના છેડે ઉપર આવીને બેસી ગયા નીચે, અને પેલા ભાઈને બોલાવે છે કે શું તમને કામ હતું કંઈ. એક સામાન્ય વૃદ્ધ માણસનો પણ ભાવ સ્વામી જ્યારે પણ એનો તિરસ્કાર કરતો નથી, સામેથી બોલાવીને એને અંગીકાર કરે છે. નાના મોટા ઉંમરમાં પણ સ્વામીશ્રી બધાને માટે સરખા છે, પણ કદાચ કોઈક સ્ટેટસની રીતે પણ સ્વામીશ્રીને મનમાં બધા જ સરખા છે. 90 સાલમાં જ્યારે અમદાવાદ રાજ્યના કેટલાય બધા મંત્ર આખું મંત્રીમંડળ સ્વામીશ્રીને અમદાવાદ મળવા માટે આવે છે, એ લોકો સ્વામીશ્રીના એક વિશિષ્ટ કાર્યક્રમ વિશિષ્ટ આયોજન માટે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. સ્વામીશ્રી જ્યારે બધી આખી મિટિંગ બધી પૂરી થઈ, આ બધા મંત્રીમંડળ છે આખું અધિકારીઓ છે મોટા આખા રાજ્યનું ચલાવે છે, એ લોકો જ્યારે સ્વામી પાસે વિદાય લે છે, સ્વામી સંતોને સૂચના આપે છે કે આ લોકોને જમાડજો, પણ એક જ શ્વાસમાં સ્વામી બોલે છે કે ડ્રાઈવરને પણ ભૂલતા નહીં. સ્વામીશ્રી કહે છે કે આ બધા મંત્રીઓ આવ્યા છે પણ એ લોકો ગાડી લઈને આવ્યા છે, એ લોકોને ડ્રાઈવર પણ ભેગા હશે, તો એ લોકો પણ ખાસ તમે જમાડજો. એ વખતે પંચાયત પ્રધાન મોહનસિંહ રાઠવા એ વેગસાગર સ્વામીને કહે છે કે અમારે સ્વામી પાસેથી આ જ શીખવાનું છે કે નાના નાના માણસોને પણ આદર આપો. કોઈ મોટો હોદ્દેદાર હોય એને તો બધા જ પગે લાગે, કારણ કે એને હાથમાં કૂચી છે, જેના હાથમાં કૂચી એની વાત ઊંચી, એટલે તો બધાને પગે લાગે, કારણ કે આપણે કંઈ કામ કર્યું તો એને ભાઈ બાબા કરવા જ પડે. પણ હવે પેલા ડ્રાઈવર પાસેથી શું સ્વાર્થ હતો, પણ સ્વામી બાપા જેટલા પ્રેમથી આ મંત્રીઓને જમાડી શકે છે એટલા જ પ્રેમથી પેલા ડ્રાઈવરને પણ જમાડી શકે. આ બહાર આવતું નથી, લોકો જોઈ છે કે સ્વામી મંત્રીઓને બધા સાચવે હાર પહેરાવે છે કારણ કે સ્ટેજ ઉપર આવે છે, પણ પેલા ડ્રાઈવરને જ્યારે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ મને જમાડવા માટે ભલામણ કરેલી, એના માટે સ્ટેજ આવી જ ગયું, એના માટે હાર આવી જ ગયો, સ્વામી મને યાદ કર્યો. એટલે યાદ કરનારા કેટલા, 77મી જન્મજયંતિ જ્યારે જૂનાગઢમાં ઉજવાય એ વખતે પણ આખો ભવ્ય સમારોહ હતો, હજારો અને લાખો હરિભક્તો બધા ત્યાં આવ્યા હોય, બાપાને આવું શાહી સન્માન થતું હોય, બાપાની જન્મજયંતિ, સ્વામી મોટા આવા આલિશાન ભવ્ય આમ રાજમહેલ જેવા સ્ટેજ ઉપર બિરાજમાન હોય, પોતાના ગુણગાન ગવાતો હોય, બધા ડાન્સ કરતા હોય, જે પ્રવચન કરતા હોય, જે પણ કોઈ આવતો હોય, કેવો એક જ હેતુ હતી કે સ્વામી બાપાને આપણે ગુણગાન આજે ગાવા છે. એ અવસરે સ્વામીશ્રી વ્યવસ્થાપક સંતને બોલાવે છે, બ્રહ્મતીર્થ સ્વામી બોલાવે છે, યજ્ઞપ્રિય સ્વામી બોલાવે છે, અને નારીમણી સ્વામી બોલાવે છે કે ફૂડ પેકેટની શું વ્યવસ્થા છે, કે સ્વામી તમે જરાય ચિંતા કરતા નહીં, બધું આખું ગોઠવાઈ ગયું છે, ગાડા પ્રમાણે આપણે પેલા કાર્ટ મૂક્યા છે અને બધા સ્વયંસેવકો ગોઠવી દીધા છે, સભાપતિ એટલે બધાને આપવા માંગશો, આમથી બધું આયોજન સમજાવી દીધું. પણ સ્વામીની ખાસિયત છે, ગમે તેવું તમે સારું આયોજન કર્યું હોય ને એક ભૂલ તો નીકળે જ. સ્વામી આપણને એવી ચકોર દ્રષ્ટિ છે, એવી ચીવટ દ્રષ્ટિ છે. સ્વામી કે આ બધા વીઆઈપીઓ બેઠા છે, શેઠિયાઓ બધા, એ લોકો શેઠિયાઓ છે, એટલે કે પોતાની ગાડી લઈને આવ્યા છે, ગાડી એ લોકોએ કાર પાર્કમાં પાર્ક કરી હશે, અને ગાડી શેઠિયા હોય એટલે પોતે ગાડી ના ચલાવે, ડ્રાઈવર લઈને આવ્યા છે. જાઓ કાર પાર્કમાં જાઓ, એ લોકોનો ડ્રાઈવરો ગાડી સાચવતા હશે ત્યાં બેઠા બેઠા, ત્યાં ફૂડ પેકેટ પણ પહોંચાડજો. કોને યાદ આવે એવું, પોતાની જન્મજયંતિ છે, આપણો સામાન્ય કંઈ પ્રસંગ હોય ને, આપણી જન્મજયંતિ આવી તો ઉજવાતી જ ના હોય, પણ કદાચ આપણો કંઈ એવો બર્થડે હોય તો આપણા સામાન્ય નોકર ચાકરને આપણે પૂછી શકીએ છે, યાદ આવે છે એ વખતે. સ્વામીશ્રી આવા શાહી સન્માનમાં પણ, એનો અર્થ શું કે એમના મનમાં કોઈ ભેદભાવ જ નથી, નાના મોટા ભાઈ દેશી વિદેશી બધા જ સરખા છે, સાવ દેશી માણસ હોય, આટલા ધરણો જ અહીંયા પ્રસંગ છે. સ્વામી જે જૂનો કૂવો અહીંયા હતો, અત્યારે તો મને લાગે છે બાંધકામ ઉપર થઈ ગયું છે, પણ જૂના કૂવા પરથી સ્વામીશ્રી પસાર થતા હતા. સ્વામીશ્રી મને લાગે છે ઠાકોરજી દર્શન પછી કંઈક આ પૂજા તરફ આવતા છે, સભા મંડપ તરફ, અને સ્વામીજી પસાર થતા હતા અને એ જ વખતે એ કુવાની બાજુમાં કોઈક હરિભક્ત હતા અને સાવ સામેની લગર બગર માણસ હતો, એનું નામ હું ભૂલી ગયો છું, કીડ્યો. સ્વામીશ્રી ત્યાંથી પસાર થતા હતા અને સ્વામીશ્રી પ્રેમથી ને જોયું, સ્વામીશ્રી બે ઘડી તો ઉભા રહી ગયા, કો કીડ્યો તું આવી ગયો. અને સ્વામીશ્રીને પ્રેમથી, સાવ આદિ માણસ, આદિવાસી માણસ, લગર બગર, કોઈના હાલ બાલ કઈ કઈ ઠેકાણા નહીં, પણ સ્વામીશ્રીને પૂછ્યું, અરે કીડ્યા બહુ વર્ષે દેખાયો. આ એક વાક્યમાં કેટલું બધું પ્રેમ છલકાય છે. કીડ્યો તું આવી ગયો, બહુ વર્ષે દેખાયો. અને એમ કહીને સ્વામીજી પૂજામાં આવી ગયા. સાવ આમ આ દેશમાં પણ સાવ આદિવાસી વિસ્તાર કે પછાત વિસ્તાર કહેવાય, સ્વામીજી માટે કોઈ પછાત નથી. આવા દેશી માણસને પણ મળી શકે છે અને વિદેશી માણસને પણ મળી શકે છે. સ્વામીશ્રી 94 સાલમાં કેવળ એક જ ભક્ત માટે સ્વામીશ્રી ચેક દેશમાં પધારેલા. ફ્રીજ, આપણે ખ્યાલ છે કે આપણે જ્યાં ગાંધીનગર ખાતે મલ્ટીમીડિયા શો છે સચ્ચિદાનંદ, એના જે પ્રોડ્યુસર પ્રોફેસર ફ્રીજ, એમને એટલો બધો ભાવ આમ લગ્ન સ્વામી સાથે લાગી ગઈ કે તમારે હરિકૃષ્ણ મહારાજની પધરામણી અમારા દેશમાં કરવી જ પડશે. અને હરિકૃષ્ણ મહારાજ પણ એટલો બધો લગાવ કે સ્વામીશ્રી જ્યારે જ્યારે લંડન આવે, પણ યાદ છે 98 પણ જ્યારે આવેલા ત્યારે ફ્રીજ કાકા સ્પેશિયલી ઠાકોરજી માટે વાઘા લાવ્યા. હવે આ તો વિદેશી માણસ, એના ધર્મમાં તો કંઈ પૂજા વિધિ જો કંઈ છે જ નહીં, મૂર્તિનું તો ખંડન કરવામાં આવે છે, ભગવાન તો નિરાકાર છે. પણ સ્વામી બાપાના સંબંધમાં ભગવાન છે ને એ સંત છે ને ભગવાનમાં જોડે છે. આની જોનું આનું પુરાવો હરિકૃષ્ણ મહારાજ માટે એ નાના નાના વાઘા બનાવીને લાવ્યા હતા અને થાળ પણ લાવ્યા હતા, કંઈક સુકમ એવાના કે ફ્રૂટ ડિશ કંઈક જેવું હતું. 94 જ્યારે સ્વામીશ્રી સાથે, સ્વામીશ્રી કેવળ એના માટે જ, એના માટે સ્વામી સ્પેશિયલ લંડનથી એના પરાગ દેશમાંની હોટેલ છે પાછી, અને એના જે એનું જે ઘર છે એને આખું સ્ટુડિયો બનાવ્યો છે. એ સ્ટુડિયોમાં એ વિશેષ પ્રકારની આરતી કરે છે. આખો એ સ્ટુડિયો જેનો થિયેટર જેવું છે, એમાં બધા જ મંદિરોના ઠાકોરજીના દ્રશ્યના ભેગા કર્યા છે અને રોજ એ આરતી કરતા હતા. કે સ્વામીને કહે કે તમારા મંદિરમાં તો એક જ જગ્યાએ એક જ ઠાકોરજીને દર્શન થાય, કે મારું મંદિર એવું છે કે મારું ઇલેક્ટ્રોનિક મંદિર છે, કે મારા એક સ્ક્રીન ઉપર ભારતના જે પણ મંદિરમાં દર્શન કરવા એક સાથે કરી શકું, બધા ઠાકોરજીની આરતી એક સાથે ઉતારું. એવા પોતે લગ્નથી જોડાઈ ગયા હતા. બાપા જયારે 94 ઉતર્યા હતા, અમૃત દર્શન સ્વામી હાજર છે, પોતે ત્યાં સ્વામીની સેવામાં જ હતા. સ્વામી સાથે ત્યાં એરપોર્ટ ઉપર ઉતરીને ત્યાં પ્રેસ કોન્ફરન્સ, બધી જ જાહેરાતની પ્રચારની વ્યવસ્થાને ઊભી કરી નાખી ત્યાં એરપોર્ટ ઉપર પ્રેસ કોન્ફરન્સ, કે ભારતના બહુ જ મોટા મહાત્મા આપણા દેશમાં આવે છે. અને એ વખતે સ્વામી માટે પોતે પોતાની ભાષામાં બધું ઇન્ટરપ્રિટેશન કરે ને બધી જાહેરાતો કરે ને પ્રચાર નાખો, જે પેલા જે પણ કંઈક પ્રસંગો કહેવાનો હોય એ ત્યાં વાત કરે. એક પછી એક બધા રિપોર્ટર પેલા જવાબ પ્રશ્ન પૂછે કે સ્વામી ક્યાંથી આવે છે ને શું કરે છે. આ 2-3 જવાબ આપ્યા, પણ ઘણા બધા જવાબ હજી બાકી હતા. એટલે પેલો એક ઊભો થયો ને, એટલે ભીજ કાકે બાપાને કે ચાલો હાલો ઊભા થઈ જાઓ, આપણે જવાનું છે. સંદગીએ પણ આજે આનો પ્રશ્ન બાકી, કે બધા પ્રશ્ન જવાબ નહીં આપવાના, કે તો લોકો પાછા પાછળ આવે, કે બધા એક સાથે જવાબ આપી દે તો પછી આપણી પાસે કોઈ કિંમત ના પૂછે, કે હજી આપણે ઘણા બધા કાર્યક્રમ કરવાના છે, આપણે ઘણી વાર લોકોને બોલાવવાના છે હજી, એટલે આપણે ચાલો ઊભા થઈ જાઓ. એમ કહીને નીકળી ગયા. સ્વામીશ્રી પછી પેલી નદીમાં પણ ત્યાં જલવિહાર કરવાના હતા. એ વખતે પણ નદી ઉપર સ્વામીશ્રીનું લાઈવ ટેલી ઇન્ટરવ્યુ પણ સ્વામીશ્રીને લીધો હતો. સ્વામીશ્રી ત્યાં પ્રાગમાં આવ્યા અને બધું મ્યુઝિયમ ને બધું જે ચર્ચને કથેડું બધું બતાવ્યું. એ વખતે સ્વામીશ્રીની પેલા જે મને લાગે છે પાર્લિમેન્ટ હાઉસ છે કંઈ, એની આગળ સ્વામી સાથે ફોટો પડાવ્યો. ફોટો આપણે મને લાગે છે બ્રહ્મોપનિષદના પણ છે. એક બાજુ સ્વામીશ્રી છે, હાથમાં ઠાકોરજી, અને બીજી બાજુ ફ્રીજ કાકા છે. અને ફ્રીજ કાકા આમ કરે છે, આમ શું બતાવે છે કે સ્વામી જેમ મહારાજના વખતમાં ગુણાત્યાન સ્વામી હતા, અને આપણે બે મૂર્તિ જોઈએ છે ગુણાત્યાન સ્વામી પણ આવી રીતે બતાવે છે, આમ હાથ કરે છે, કે ગુણાત્યાન સ્વામી આમ મહારાજ તરફ નિર્દેશ કરે કે જા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આમાં જોડાવ, એમ હું તમારો ફ્રીચાનંદ છું, હું તમારો ફ્રીચાનંદ છું. આજે ચેકમાં મારે બધાને કેવું છે કે આ જવા પુરુષ છે, આ સાચા ગુરુ છે, આમાં તમે જોડાવો. આવો પોતે, અને એમનો જે સન હતો યાન, એ પણ સ્વામી સાથે એટલો બધો જોડાઈ ગયો હતો. સ્વામીશ્રી ત્યાં બચી પણ કરી હતી. સ્વામીશ્રી પાસે આવી અને બાપાને થયું કે કંઈક આ કાનમાં કંઈક વાત કરવા માંગે છે, પરદેશી છોકરો એને બીજું શું આવડે. સ્વામી પાસે આવી અને ગાનમાં બચી કરીને જતો રહ્યો. આવી રીતે આવા પરદેશી માણસો પણ સ્વામી સાથે જોડાય છે. સ્વામીશ્રીને એ લોકોનો પ્રેમ પણ અંગીકાર કરી શકે છે, સામે પ્રતિભાવ આપી શકે છે. હનકોપ, જે જૂના હરિભક્તો છે, જૂના સંતો છે, બધા જાણે છે. હનકોપ આ જેમ ફ્રીજ કાકા માટે 94 ગયા, એવી જ રીતે 84 સાલમાં હેનકોપ અને જીનેટ માટે સ્વામીજી સ્પેશિયલ હોલેન્ડ ગયા હતા. સ્પેશિયલ એ લોકો માટે જ વુરબર્ગ નામનું ત્યાં શહેર છે. એ લોકોને રાજી કરવા માટે, એ લોકોનો ભાવ અંગીકાર કરવા માટે સ્વામીશ્રી ત્યાં ગયા હતા. સ્વામીશ્રી જ્યારે ત્યાં ઉતરે છે અને એ વખતે જીનેટનો છોકરો પોલ એનું નામ,
1: એ નાની ગાડીમાં સ્વામીશ્રીને બેસાડીને ત્યાં એરપોર્ટથી ઘરે લઈ જવા માંગે છે. સ્વામીશ્રી જયારે બેસે ને ગાડીમાં, પેલો પોલ કહે છે કે સ્વામી માફ કરજો, ગાડી બહુ નાની છે. સ્વામી કે તારો ભાવ ક્યાં નાનો છે. સ્વામીશ્રી કેવળ ભાવ જોઈને ત્યાંના ઘરે જાય છે. પ્રસંગ તો બધા ઘણા બધા એના છે, પણ આજની તારીખે પણ જ્યારે જ્યારે પણ હનકોપ સ્વામીશ્રી પણ મળવા માટે આવે, એ વખતે જોવા જેવું દ્રશ્ય થાય છે. સ્વામીશ્રી કેટલા હેતથી ને બોલાવે છે, ચાલે છે એ ગુજરાતી પણ. આ તો વર્ષોથી સ્વામી સાથે જોડાયેલો છે, 20-25-30 વર્ષ કદાચ થઈ ગયા છે, પણ સ્વામીશ્રી પણ એના ઘરે ગયા છે, એની શાલ પણ અંગીકાર કરી છે. એ જ્યારે જ્યારે આવે ત્યારે પણ હરિકૃષ્ણ મહારાજ માટે કંઈક લાવે, પત્રો લખે. એટલા બધા હેનકોપના જે પણ કંઈ વિદ્યાર્થી ટીચર છે, એના જે પણ કંઈ વિદ્યાર્થીઓ છે, માર્ટિન એનો ખાસ એક શિષ્ય છે. એ માર્ટિન પોતાના માતા પિતાના ઘરે રહેતો નથી, આમ દત્તક જેવો જ છે, એને અપનાવી લીધો છે. એની થોડીક મંદ બુદ્ધિ હતી એટલે એને શીખવાડવા માટે અને આગળ સારો અભ્યાસ થાય એના માટે હનકોપ એના માટે બહુ પ્રયત્ન કર્યો. માર્ટિનમાં પણ સ્વામીશ્રી માટેનો એવો હેત ત્યાં કરાવી દીધું. માર્ટિન પણ જ્યારે જ્યારે આવે સ્વામીશ્રી સાથે એકદમ આમ ગોઠડી હોય ને એવી રીતે કરે. સ્વામીશ્રી માટે આવા પરદેશના પણ એવા કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રી માટે કોઈક એવા ગરીબ તવંગના પણ કોઈ ભેદભાવ નથી કે આ માણસ બહુ પૈસાદાર છે, આ માણસ સામાન્ય છે, એવું નહીં. ગમે તેવો ગરીબ માણસ હોય, ડૉક્ટર સ્વામી અનેક વાર આ પ્રસંગ કીધો હશે, એમણે જે સ્પર્શી ગયેલો પ્રસંગ એમને જીવવાની ખેરામે પણ પોતે લખ્યું છે કે જ્યારે ચુમતીની સાલમાં જ્યારે સ્વામીશ્રી ના ચુમતર નહીં 77ની સાલમાં જ્યારે સ્વામીશ્રી પરદેશની યાત્રામાંથી પાછા આવે છે, એ વખતે અટલાદરામાં જ સ્વામીશ્રીનું સન્માન ગોઠવેલું. જ્યારે આમ એ તો નવા નવા વર્ષો હતા બધા, 74 પછી 77, એટલે કે આ બીજી સ્વામીશ્રીની વિદેશ યાત્રા ગાદીમાં આવ્યા ઉપર પછી, એટલે એ વખતે બધા રાજી જ હોય, મોટું મોટું આપણે સન્માન કરી છે કે સ્વામી બહુ મોટું કાર્ય કરીને આવ્યા છે. એટલે એ વખતે તો અહીંયા મોટી સભા ભરાઈ, મોટા મોટા VIP ને બધા અધિકારીઓ હશે, નગરપાલિકાના બધા શ્રેષ્ઠીઓ હશે, ને બધા આમ મોટા મોટા ઉદ્યોગપતિઓ હશે, ને કેવી મોટી સભા થઈ હશે એ વખતે તો. પણ ડૉક્ટર સ્વામી વર્ણન કરે છે કે એ સભામાં ચાલુ આશીર્વાદમાં પેલો લઘર બગડવાળો સાવ સામેનો ગરીબ માણસ મહીજી આવ્યો છે. ડૉક્ટર સ્વામી કહે કે મારો તો પિત્તો ગયો છે, મન તો કંટાળો જ આવે કે આને આને કંઈ ભાન છે કે આ શિસ્ત કહેવાય, ક્યાં ગયા સ્વયંસેવકો બધા, સભા વ્યવસ્થા ક્યાં ગયા, આપણે પહેલા એવું જ થાય. પણ ચાલુ હશે કદાચ બીજું કંઈ ચાલુ કાર્યક્રમ હોય, કદાચ કંઈ નૃત્ય ચાલતું હોય, એ વખતે આવીને બાપાને મળી જાય તો ઠીક, બધાનું કંઈ ધ્યાન ના જાય. ચાલુ આશીર્વાદમાં આ પર સ્ટેજ ઉપર બધા મોટા મોટા VIPઓ બેઠા છે, મહાનુભાવો બેઠા છે, ચાલુ આશીર્વાદમાં આવીને મહીજી વચ્ચોવચ્ચ આવીને ઉભો રહી જાય છે. એના હાલ એના વેશ કેશ કેવા, સ્વામી પણ જરાય કંટાળો નહીં, જરાય પણ આમ અણગમો નહીં. સ્વામી જી કે અરે મહીજી આવી ગયો, કેમ છે, બસ આટલું જ, એને એટલું જ જોતું હતું, એને કોઈ જાજુ જોતું ને. સ્વામી માટે બધા જે VIP હતા ને એના કરતા 100થી વધારે VIP એના માટે મહીજી હતો. અને ડૉક્ટર સ્વામી કેવું સ્પર્શી ગયું કે અનેક વાર આ પ્રસંગ કીધો છે અને લખ્યો છે, જીવન નિર્ખરેમાં ડૉક્ટર સ્વામી બહુ જાજા પ્રસંગ નથી લખ્યા, 5-7 પ્રસંગ જ લખ્યા છે, એમાં આનું એક સ્થાન છે. બીજું એક ડૉક્ટર સ્વામી લખે છે પ્રસંગ કે 85ની સાલમાં, ના સોરી, બીજો એક પ્રસંગ સ્વામીશ્રી આવો જ કંઈક હતો કે સ્વામીશ્રીની એક બીજી મોટી એક વિશિષ્ટ મોટી VIP સભા ગોઠવાઈ હતી. ના 84માં સ્વામીશ્રીની જન્મજયંતિ મહેસાણામાં થઈ, અને એ વખતે પેલા મહેન્દ્રભાઈ સુખડિયાના ઘરે સ્વામીશ્રી ઉતારો હતો. મહેસાણામાં પહેલી વહેલી વાર આવું મોટી સભા થતી હતી, આવી શાહી સભા થઈ જન્મજયંતિની સભા. એ સભા પછી તરત જ સ્વામીશ્રી મહેન્દ્રભાઈ સુખડિયાના ઘરે આવે છે. એ જ વખતે એક સાવ ગરીબ હરિભક્ત, એ પોતે મૈયાલના હતા, મૈયલ ખેરાલુ જિલ્લાના એક નાનું ગામ છે. સ્વામીશ્રી એટલા જ ભાવથી એને પણ મળી શકે. ડૉક્ટર સ્વામી નોંધ્યું છે કે જે માણસ આવા ભવ્ય સિંહાસનમાંથી ઉતરીને આવી મોટી સભામાંથી આવીને બંધ બાળને પણ આવા સામાન્ય હરિભક્તને મળી શકે છે. એમના મનમાં જેટલું ત્યાં મોટા મોટા હરિભક્તને મળવું ને, એટલું જ અગત્યના નાના સાવ સામાન્ય ગરીબ હરિભક્તને પણ મળવું એટલું જ અગત્યનું છે. આ ગરીબ હરિભક્તને મળી શકે છે, નાના નાના સામાન્ય હરિભક્તને પણ મળી શકે છે. 85ની સાલમાં સ્વામીશ્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં પોતાના ઉતારેથી પૂજા માટે જતા હતા ગાડીમાંથી સ્વામીશ્રી, અને એ દિવસે બેસતું વર્ષ હતું. 85નું નગર કેવું ભવ્ય નગર હતું, કેવો આખો તે વખતે માહોલ હતો. આમ બધાને અંતરમાં જય જયકાર હતો કે ગણના સ્વામી અક્ષરબ્રહ્મ આમ દ્વિશતાબ્દી ઉત્સવ આપણે ઉજવી રહ્યા છે. 59 દિવસનો આખો સમય હતો અને ચારે બાજુ જે આખું નગરનો બધા જય જયકાર કરતા હતા. બેસતું વર્ષ, આવો સારો દિવસ, માંગલિક દિવસ, સ્વામીશ્રી પોતાને ઉતારેથી ત્યાં પૂજા તરફ જઈ રહ્યા હતા અને ગાડી સ્વામીશ્રી એક બાજુ લીધી, સ્વામીશ્રી ગાડી એક બાજુ લીધી. અને વખતે સ્વામીશ્રી કાચ ખોલે છે અને દૂરથી બોલાય છે, અરે જયરામ અહીંયા કે બેસતા વર્ષના જય સંધારાય જા. આવા સારા પ્રસંગે, આવા આવા સારા સારી જગ્યાએ સ્વામીશ્રી દૂરથી એક સામાન્ય હરિભક્તને બોલાવે છે. સાંગવાદન હતા પોતે હરિભક્ત જયરામ. સ્વામીને બોલાવીને કે બેસતા વર્ષના તને જય સ્વામિનારાયણ. આવા સારા પ્રસંગ મને નથી યાદ આવતો. બોલો, આપણે ગમે તેટલું પ્રયત્ન કરીએ કે આ વખતે તમે આવું જ કરું તેવું કરું, પણ વિસરાઈ જાય. અને પેલો હરિભક્ત એટલો બધો ગદગદ થઈ ગયો, ધૂળમાં દાનંદ કરવા માંડ્યો સ્વામીને કે બેસતા વર્ષે મને પેલા જશન કીધા, એ કેટલો રાજી થઈ ગયો છે. સ્વામીશ્રી આવી રીતે પણ રાજી કરી શકે છે. 1979 પ્રસંગ છે. સ્વામીશ્રી સેલવાસના ગામડામાં ફરતા હતા. એ ગામડામાં નવો નવો સત્સંગ હતો. એક ત્યાં દલુભાઈ નામના એક હરિભક્ત હતા. પહેલાં તો ખાવા પીવા બધી રીતે પૂરા હતા. સંતોનો ત્યાં વિચરણ ત્યાં શરૂ થયું એટલે સંતોના સંઘમાં આવ્યા. દારૂ માંસ બધું છોડી દીધું. એક વર્ષથી બરાબર પાક્કા પાયા બધા નિયમો પાડતા હતા. એકદમ પવિત્ર શુદ્ધ જીવન થઈ ગયું. સ્વામીશ્રી જ્યારે ત્યાં ફરી ત્યાં સેલવાસમાં ત્યાં વિચરણ આખું ગોઠવાયું, એ વખતે સંતોએ કીધું કે સ્વામી આપણે ગામમાં પણ બસ નવો નવો સત્સંગ થયો છે, આપણે ત્યાં જઈએ. સ્વામી ત્યાં જાય છે અને સ્વામી ત્યાં એ ઘરમાં કેવી રીતે જાય છે, 1979 વાત કરું છું, 8 તારીખે પણ જ્યાં ઇલેક્ટ્રિસિટી બધું ના હોય એ વખતે તો કેવું હશે. સ્વામી ત્યાં જાય છે અને એ વખતે સાવ અંધાર્યું ઝૂંપડું, ભેંસની જે ગમાણ છે એ સાફ કરીને તેની પાળી ઉપર સ્વામીશું આસન હતું. હવે ત્યાં તમે ગમેલું કરો તો પણ સ્મેલ તો આવે જ, મચ્છર બધું તો હોય જ. એક તો અંધારું હોય, ભીનું હોય, ભેજ હોય, ત્યાં બધી કેવી આખી પરિસ્થિતિ હશે. ત્યાં સ્વામી આસન ઉપર બેસે છે. સ્વામી બધો રિપોર્ટ સાંભળે છે કે આ હરિભક્તો પહેલાં કેવા હતા, સંતો કેવી રીતે લોકોનું જીવન પરિવર્તન કર્યું, કેવા નિયમ ધર્મ રાખી છે. સ્વામીશ્રી એટલા બધા રાજી થયા. એવું કહેવાય છે કે સ્વામી એવું બોલ્યા ના, સ્વામી પછી બધાને મળ્યા, ભેટ્યા. આ જે દલુભાઈ છે એમના જે કંઈક સ્નેહીઓ હશે એ લોકોને બાપાએ ભેટ્યા. પછી બાપા જે વાક્ય બોલે છે, બાપા કે ભલે ગરીબ છે પણ દર્શનથી શાંતિ થાય એવા છે ને. સ્વામી બોલે છે કે ભલે ગરીબ છે પણ દર્શનથી શાંતિ થાય એવા છે ને. આને કોઈ પછાત કહેવાય? સ્વામીને મનમાં કોઈ પછાત નથી, આ લોકો જ આગળ છે જે આપણે ઈચ્છીએ છે. સ્વામીશ્રી એ લોકો માટે પ્રમાણ આપી દીધું. પછી દૂર છે ને બધા ગામડાના છોકરાઓ, આ તો આદિવાસી જ હતા, એ લોકોના ગરીબ છોકરાઓ તો કહેવાય, નાગા ભાગા બધા ફરતા હોય, ધૂળમાં જ રમતા હોય, કાદવમાં એ લોકો દૂર રમતા હતા. સ્વામી બાપાએ સંતોને ઉદ્દેશની વાત કરી. સ્વામી બધા ધ્યાન ખેંચ્યું. બાપા કે જો શ્રીજી મહારાજના વખતમાં 500 પરમહંસો આવા ગરીબોને વચ્ચે જ રહ્યા છે. સંતોને પણ જો પ્રેરણા આપી કે જો અમે તમે લોકો પરમહંસને પગલે પગલે ચાલો છો, અમે ચાલે છે. પરમહંસો જેમ આ ગરીબ હરિભક્તોની વચ્ચે રહેતા હતા એમ અમે પણ આ ગરીબ હરિભક્ત, એમના મનમાં કોઈ ગરીબ નથી, કોઈ મોટો શેઠિયા પણ, કોઈ રાજકુંવર પણ નથી. સ્વામીશ્રી 90 સાલમાં કેવળ એક બાઈ હરિભક્તના પ્રેમવશ થઈને ખાસ ત્યાં બિલાડા સ્ટેટમાં પધારે છે. બિલાડા સ્ટેટ રાજસ્થાનનું જે નાનું, એ વખતે તો બહુ પેલો મોટું આખું રાજકરબાર એમનું હતો. એ આખા રાજમાતા, એમનું નામ જ રાજબા બધા કહેતા હતા, રાજકુંવર બા પણ કોઈ કહે છે. એ રાજબાનો પ્રેમ અંતિમ અવસ્થા જેવું થઈ ગયું હતું. એમના મૂળ તો શાસ્ત્રીમાંના વખતથી ચુસ્ત સત્સંગી બધા, પણ એમનો પ્રેમ અને એમનો ભાવ કે સ્વામીશ્રી મારા આ મારા દેશમાં આવે અને આ બિલાડા સ્ટેટમાં બધું પાવન કરે. સ્વામીશ્રી માર્ચ મહિનામાં ગરમીમાં રાજસ્થાનમાં જાય છે રણ પ્રદેશ, અને બિલાડા સ્ટેટમાં પણ આમના મહેલમાં ઉતરે છે અને એક અઠવાડિયા સુધી ત્યાં બધાને સુખ આપે છે. આવા રાજવી કુટુંબમાં મોટા મોટા મહેલમાં પણ સ્વામીજી ત્યાં એટલા જ પ્રેમથી રહી શકે છે. તે બધા પ્રસંગો સાંભળો. આ એ વખતે સ્વામીજી ત્યાં જાય છે, આ રાજકોટના હિતેન્દ્રસિંહજી શંભુસિંહ છે, તો પેલા માતાને એટલો બધો પ્રેમ હતો સ્વામી માટે. સ્વામી બાપાએ 24 કલાક માટે ઠાકોરજીની સેવા માટે આપી દીધા હતા. એમનો એક સંકલ્પ હતો કે મારે ઠાકોરજીની લાલજીની સેવા કરવી છે. સ્વામીશ્રીએ સેવક સંતોને કહી દીધું હતું એક પૂરા દિવસ માટે બધી જ સેવા, નવા ધોવાની, જમાડવાની, થાળ કરવાની, લાલ લડાવવાની, બધી જ સેવા આ રાજકુંવરબાએ કરેલી. અને હરિભક્તો વર્ણન કરે છે કે એટલા બધા ગાંડા ગેલા થઈ ગયા હતા, સાક્ષાત ભગવાન પધારે ને એવી રીતે આખું મહેલ આખું સજી દીધું હતું. ને ઠાકોરજીને તો આમ સાથે આરોટે પોતાને બે પલંગ ઉપર ઠાકોરજીની છાતી ઉપર રાખીને એ રાજબા પોતે આરોટે. અને જ્યારે સ્વામી હરકોજી જાય છે રડે, સ્વામી કહે કે હવે મારા દર્શન છેલ્લા નહીં થાય, આ છેલ્લા દર્શન થઈ ગયા, હવે હું નહીં રહી શકું, એની અંતિમ અવસ્થા હતી. સ્વામીશ્રી એમને પણ ધામમાં લઈ જાય છે. આવા મોટા મોટા રાજા મહેલોમાં પણ સ્વામીશ્રી એ લોકોને એટલો ભાવ પૂરો કરે છે. આ બાઈ હરિભક્તો સ્વામીશ્રી પુરુષોને મળે જ છે. આપણે લાગે કે અમુક વાર કદાચ વંચિત રહી જાય છે, એવું નથી. સ્વામીશ્રી દૂર રહીને પણ એ લોકોને એટલો જ પ્રેમભાવ અંગીકાર કરે છે. ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં પણ સ્વામીશ્રી 88 ગયા કેવળ એક જ બાઈના પ્રેમથી. એ મૂળ આખું જે કુટુંબ હતું દોણજા ગામનું, 88 સ્વામીશ્રી અમેરિકાનું વિચરણ ચાલુ હતું, પણ આ ભાઈનો આ બાઈનો આગ્રહ પ્રેમ કે સ્વામીશ્રી અમારા દેશમાં પધારે. વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે, અમેરિકાથી દૂર ટાપુ છે, એમના માટે સ્પેશિયલી સ્વામીશ્રી વેસ્ટ ઇન્ડિઝમાં ગયા. અને ત્યાં જે ત્યાર પછી જે સત્સંગ આખો જામી ગયો એ હજી ઘણો ખરો ત્યાં ટકી રહ્યો છે. પણ એક બાઈના આ ભાવને જોઈને, સ્વામીશ્રીના અંતરમાં આવો કોઈ ભેદભાવ નથી, આપણે ક્યારે પ્રતીત થાય કે સ્વામીશ્રી સાથે સામે પણ એટલો પ્રેમ આવે છે. પ્રેમ હંમેશા એ ટુ વે છે, 50% ના ચાલે, 50% ના ચાલે. સંતો પેલી ગમત કરે છે કે પેલા ભાઈએ બાપા ઉપર પત્ર લખ્યો કે મારે કોની સાથે, હેમા માલિની ને, હેમા માલિની સાથે મારે લગ્ન કરવા છે. એટલે સ્વામીએ કીધું કે આ કંઈક હોતું હશે કે સ્વામી 50% થઈ ગયું પાકું. કેમ 50% કેવી રીતે, તું તારા તું જોતો ખા તારા કેવા હાલ છે, કોઈ માખી પણ ઉડે ને એવો છે કે સ્વામી 50% કેમ નું કે મારી હા છે ની ના છે. કારણ કે 50% કહેવાય, પ્રેમ હંમેશા પરસ્પર હોય છે. જો સામેથી પ્રેમ આવતો હોય એનો અર્થ શું થયો, સ્વામીશ્રીને બધાની સાથે આવો પ્રેમનો સંબંધ છે. જીનેટની આપણે વાત કરી, જીનેટ એક બાઈ છે, પરદેશી બાઈ છે, નેધરલેન્ડ્સમાં રહે છે. એ આજે હેન્ડકોપના પોતે લેન્ડલેડી હતા, એટલે એમના જે ઘરમાં રહેતા હતા હેન્ડકોપ એના માલિકા પોતે જીનેટ. હેન્ડકોપને સત્સંગ થયો, હેન્ડકોપ થકી જીનેટને સત્સંગ થયો. 8 તારીખે પણ જીનેટનો તમે જે પ્રેમભાવ જો સ્વામી બાપા માટે, આમ આખું જીવન એમના સ્મરણથી જ વિતાવતા હોય ને, એ આપણે અનુભવ થાય. જ્યારે જ્યારે સ્વામીજી સારંગપુર આવે, અવશ્ય જ્યારે ત્યારે મને સેવા મળે છે ભગવાનની દયાથી, બાપાના પત્રોની, બાપાની પત્રની સેવા છે ને અદભુત છે. આવા પત્રોને તમે આમ આમ પત્રમાં તમે ખોવાઈ જાઓ દર, હવે તો થોડાક ઓછા થઈ ગયા છે પત્રો, પણ જ્યારે જ્યારે સ્વામીજી આવે ફૂલદોલમાં આવે ને જલજીણી વખતે આવે, વર્ષમાં 2-3 પત્ર એ વખતે આવ્યા જ હોય જીનેટના. અને પત્ર તમે વાંચો, પેલો આપને થાય કે કોઈ પેલો પોતાના પ્રિયતમને લખતો હોય ને પત્ર, એવી રીતે આ બાઈ લખે છે. આ છેલ્લો જે પત્ર મને એક યાદ છે, 2002 ફૂલદોલ વખતે આ બાઈ ઇંગ્લિશમાં પત્ર લખે છે. અને ડાયરેક્ટ સ્વામીને જે બધા સંબોધનો કરે છે, આ વૃદ્ધ બાઈ છે પાછી, એ પત્રમાં છે ને ખૂણા ઉપર એક નાનું એને ફૂલ ચોંટાડેલું, નાનું ફૂલ. સ્વામી એ કહે છે કે સ્વામી તમે મારા માટે જરાય દૂર નથી, તમે મારા અંતરમાં જ રહો છો, મને ખબર છે, કારણ કે રોજ મારા અંતરમાં હું તમારું દર્શન કરું છું, હું રોજ માનસીમાં તમને આરતી કરું છું, તમને થાળ ધરાવું છું, બધું જ મારા અંતરમાં તમે રહ્યા રહ્યા એ બધું અંગીકાર કરો છો, મને વિશ્વાસ છે. પણ આજે મારા બગીચામાં છે ને આજે વસંત ઋતુ ખીલી છે, અને મારા બગીચામાં હું બહાર ફરવા નીકળીને મેં જોયું કે વસંતનું આ પહેલું પુષ્પ છે, એટલું સુંદર આ પુષ્પ હતું, એ જોઈને તમને યાદ આવે, તમારી યાદ મને આવી ગઈ. મને થયું કે આ સ્વામી બાપાને ક્યારે પહોંચાડું, હૃદયમાં તો મેં ધરાવ્યું, પણ હવે મન થયું કે આ સાક્ષાત પુષ્પ એ તમારા માટે જ ખીલ્યું છે, એટલે મેં એ પુષ્પને ચૂંટી દીધું છે અને આ પત્ર સાથે એ સેલોટેપથી ચોંટાડી અને કે તમારી તરફ તમારી સમક્ષ આ ધરું છું, એની ફોરમ તમે શ્રીજી મહારાજ સુધી પહોંચાડજો અને મારા અંતરમાં તમે કાયમ રહેજો. આ બાઈ કોઈ આજે કોઈ યુવાન પુરુષને કોઈ પુષ્પ ધરે ગાંડો ગયેલો થઈ જાય કે નહીં, આ બાઈ સ્વામી બાપાને પુષ્પ મોકલે છે. એની એક એક જીવની ક્રિયા, અને ઓપરેશન કંઈ કરાવવાનું તો હિપ ઓપરેશન, તો હું સ્વામી બાપાને પૂછાવીને કે બાપા આશીર્વાદ આપો મારા ઓપરેશન કરાવવું છે. એને પેલી પરદેશ જવું હતું એમની હિમાલયની યાત્રામાં, પછી સ્વામી બાપાને પૂછાયું કે સ્વામી બાપા ત્યાં તો બધા માંસાહારને બધું થશે ટોરમાં, પેલી ટ્રાવેલની ટોર હોય તો મારે જવું કે નહીં, સ્વામી બાપાએ ના પડે કે ના આપણે ના જવું, પૂરું થઈ ગયું. એક એક જીવનના જે પણ કંઈક નિર્ણય લેવાનો હોય સ્વામી બાપાને પૂછી પૂછે ને. બાઈ ભાઈમાં પણ સ્વામી બાપાને કોઈ ભેદ નથી, સ્વામીશ્રીનો પ્રેમ તો અવિરતપણે બધા ઉપર એક સરખો ચાલે છે. સ્વામીશ્રી માટે કોઈક વિદ્વાન અભણનો પણ ભેદ નથી. સંતોમાં અમે જોઈએ છે કે કેટલા કદાચ પીએચડી સુધી પહોંચાય શિરડી સ્વામી જેવા, સ્વામીશ્રીને એટલા જ હેતભાવથી સ્વામી બાપા એ લોકોને પણ આમ પોષી શકે છે. અને અક્ષરવલ્લભ સ્વામી જેવા કે જે સાવ નિરક્ષર હોય, કંઈ આવડતું ન હોય, સ્વામીશ્રી એ લોકોને પણ પ્રેમથી મળી શકે છે. લોનાવાલાનો પાકો પ્રસંગ આપણે જાણીએ, 87 કળશ જયંતિ ઉત્સવ પછી બાપા મુંબઈથી લોનાવાલા આવ્યા, અને એ વખતે પરદેશના હરિભક્તોની શિબિર હતી, 540 હરિભક્તો ત્યાં ભેગા થયા હતા પરદેશના, એટલે આફ્રિકાના, લંડનના, અમેરિકાના બધાના. એ વખતે સ્વામીશ્રી એ વખતે કંઈક ગડબડ એવી થઈ હશે કે પેલી કંઈક ટાંકીમાં બરાબર પાણી ભરાયું નહોતું, આખી રાત જાગીને અક્ષરવલ્લભ સ્વામીએ એ પાણી મોટર રિપેર કરી. ચાલુ સભામાં, મને લાગે પૂજા પછીનો કાર્યક્રમ હતો, ચાલુ સભામાં સ્વામીશ્રી અક્ષરવલ્લભ સ્વામીને ઊભા કરે છે. એક તો સ્વામી એનો જૂનો પરિચય કરે છે કે પોતે કચ્છી છે, એટલે કચ્છની રીતે પણ સ્વામીશ્રીને ઓળખે. સ્વામીશ્રી સ્ટેજ ઉપર બોલાવે છે અને પરિચય આપે છે કે જો અમારા અક્ષરવલ્લભ કે લખતા વાંચતા કશું આવડતું નથી, પણ અમારા મોટા એન્જિનિયર છે, કે જી બી એન્જિનિયરને પણ હંફાવે એવા એન્જિનિયર છે, કે વાત કરો કે આ મોટર તમે કઈ રીતે રિપેર કરી. આ 540 બધા ઠીમેઠેમ હરિભક્તો છે, બધા કરોડોપતિ અબજોપતિ છે, અને પોતાના ઘરમાં મોટા મોટા મોટેલ ને હોટેલ લઈને બધા બેઠા હોય, એ વખતે સ્વામી જરાય સંકોચ થતો નથી કે આ મારો સાધુ સાવભણ છે. સ્વામી શ્રીને એટલા જ પ્રેમથી એને આમ પ્રશંસા કરી શકે છે. આ લોકમાં પણ જે પણ કંઈક સાવ સામાન્ય અભૂત માણસ હોય, સ્વામીશ્રી મોટી મોટી વિદ્વત સભા પણ ગોઠવી શકે છે, અને મોટા મોટા પરમાનંદ કાકા દવે ને મોટા મોટા બ્રાહ્મણોને પણ ત્યાં એનો કોણ સન્માન કરી શકે છે. પણ સાવ પેલો અભૂત માણસ હોય, પેલો ભાદરનો ભરત, અમારો સારંગપુરનો પેલો બોટાદનો પેલો ભડલીવાળો સુરેશ, જોયો છે ને સુરેશ? આપણે પેલા તમે વિડીયોમાં પણ જોયો હશે, વેબસાઇટમાં પણ આવે છે. સુરેશને તમે જુઓ ને, તમને લિટરલી ઈર્ષા આવે. રોજ સ્વામી આપણે જે આમ પાછળ પ્રદિક્ષણા ફરી અને પેલા જે ગોળ પેલા પગથિયા છે આગળના ત્યાંથી ઉતરી અને પેલા રંગમંડપમાં આવતા પેલા સ્વામી જે પસાર થાય છે ને, સુરેશ નિત્ય ત્યાં ઉભો રહે અને ખાલી એક જ એને કરવાનું, જે બોલાવાની. બિચારાને સાવ બોલવામાં કંઈ બરાબર ફાવતું નથી, સ્વામીની જે બોલે ને જે સ્વામિનારાયણ જે બોલે બસ એ જે લટકું કરે ને, અને સ્વામી આપણે ખાલી માથે હાથ મૂકે, પેલા ખિસ્સામાં પુષ્પ મૂકે, જે પણ કંઈક એ વખતે જે 2 સેકન્ડની જે સ્મૃતિ એને આપે, આપને લાગે કે આ માણસ આ છોકરો આના આધારે જ જીવે છે. જોવા જેવું દ્રશ્ય તો એ હોય છે, સ્વામી ઉપર જ્યારે પસાર થઈ જાય પાછા, પછી જે ખૂણો પડે છે ને પેલા જે પગથિયાના, એ ખૂણામાં છોકરો નાચે એ દર્શન કરવા જેવો છે. સ્વામી ઉપર જ્યારે એને સુખ આપીને જતા રહે ને, એનો આનંદ એ જે ઉભરો આવે છે, કેવી રીતે વ્યક્ત કરો? આપણે કહીએ ને પેલો મૂંગો માણસ હોય ને તમે ગોળ આપો આમ કાકલી ખૂકે, એમ આ માણસ લિટરલી કૂડે કે મારે કેવી રીતે મારો આનંદ વ્યક્ત કરો, એ જે કૂદે છે ને બસ એ એમાંથી તમને થઈ ગયા સ્વામી બાપા આના અંતરમાં કેવા વસી ગયા છે. આવો આવો સુરેશ આમ લિટરલી મહારાજના વખત રતો બસ્યો હતો ને, સાવ પેલો ગાંડો ઘેલો, સ્વામી મહારાજ માટે એવું કહેવાય છે કે એના ખભા ઉપર હાથ મૂકીને મહારાજ માણેકચોકમાંથી પસાર થતા. બે 3 વર્ષ પહેલા જ અમદાવાદ હતા, સાઈન લેંગ્વેજ મને વાત આપી સ્વામી બાપાએ, હાથને ઇશારાથી એને સમજાવ્યું કે આપણે ફિલ્મ જોવા ના જવું છે. સંતો એ વાત કરી, સ્વામી આ ચતુર છે ને એ ફિલ્મ જોવા જાય છે. સ્વામી ના પડી કે આમ કહીને એવું કંઈક સમજાવી દીધું એને, સમજે કે બાપા આજથી નહીં બસ બંધ. આવા મૂંગ પેલા સારંગપુરમાં પણ 2 પેલા મૂંગા છે, સ્વામી બાપા ગયા વર્ષે આવ્યા હતા તો એ લોકોને મને એટલું જ સુખ આપ્યું. સ્વામી કે લગ્ન થઈ ગયા તારા? એવી રીતે સ્વામી બાબા પૂછે. અમુક તો પેલા વોશિંગ્ટન DCના પેલા તો પેલા કનુ સ્વામી બોમ્બેના આપણા હરિભક્ત છે ને, કનુભાઈ અમીન, 2-3 પ્રસંગો છે આપણે જોઈ લે. કનુ સ્વામી છે અમદાવાદ બોમ્બેના, એ લોકો આખું જે મુંબઈનું મંડળ છે, બીજા કનુભાઈ પછી પેલા આપણા ભાનુભાઈ એ લોકોનું મંડળ છે. સ્વામી બાપા જ્યારે સારંગપુર આવે ત્યારે અને આપણે સાધુરામ કાકા 3-4ની મંડળી છે, બાપા સારંગપુર આવે ત્યારે 15 દિવસ ત્યાં રોકાય સમાગમનો લાભ લે. એકવાર લોકો રાત્રે આવ્યા આપણને મુલાકાત કનમાં આવ્યા, એટલે આ સાધુરામભાઈ ને પછી ભાનુભાઈ ને કનુભાઈ કનુભાઈ અમીન કનુ સ્વામીને બધા આવ્યા અને સ્વામી આપણે દર્શન કર્યા. કનુ સ્વામીનો છે ને બધા સંતોને કનુ સ્વામી કહે છે, કનુ સ્વામીનો દીકરો એનું નામ બધા સંતોને ભગતથી જ ઓળખે છે. ભગત એ સાવ રિટાર્ડેડ છે, મન બુદ્ધિવાળો છે અને કંઈ ખાવા પીવાનું કંઈ કશું ને કંઈ ભાન નથી દેતું. કપડાં પણ પહેરાવે, જમાડવો પડે, પેશાબ બધું આપણે મૂત્ર બધું જે પણ કંઈ કરે બધી દૈહિક ક્રિયા આપણે જાતે જ કરાવડાવી પડે. જ્યારે બાપા કનુ સ્વામીને મળે છે, બાપા કે ક્યાં ગયો ભગત? હવે મોટા મોટા હરિભક્તો છે, ટ્રસ્ટી લેવાના છે હરિભક્તો. સ્વામી કે ભગત ક્યાં ગયો? કનુ સ્વામી કે સ્વામી રૂમમાં છે અત્યારે, ઉતારે આવે છે, બાપા બોલાવો સાહેબ દર્શન થઈ જાય ને બધાને. સ્વામી બાપા મુંબઈના હરિભક્તો આવે છે પણ પેલા ભગતને યાદ કરે છે, મન બુદ્ધિવાળાને. પેલો વિરલ છે આપણો Washington DCમાં પેલા હરિભક્તોનું આપણે કોણ છે નામ ભૂલી ગયો છું, એમનો છોકરો છે વિરલ, એ ખરેખર વિરલ જ છે. એ પણ મન બુદ્ધિવાળો, એને કશું એને ભણવામાં તો કંઈ છે જ નહીં, મોટી ઉંમર છે, કદાચ મારી ઉંમર જેટલો જ હશે, 25-30 વર્ષ થઈ ગયો હશે. પણ ભગવાનની કૃપા એવી છે એના ઉપર, એની યાદશક્તિ એટલી પાવરફુલ છે ને, આમ તો કંઈક ફાવતું જ નથી એને ખાવા પીવાનું, પણ યાદશક્તિ બહુ પાવરફુલ, દરેકે દરેક સંતના નામ બધું યાદ એને. અને મારા ઘરે ક્યારે આવ્યા હતા, કઈ સાલમાં સ્વામી સાથે પરદેશયાત્રામાં બધું નહીં યાદ કે આ વેગ સાગર, એટલે તું કાર થી બોલાય વેગ સાગર, તું આ તારીખે આવ્યો હતો મારા ઘરે અને તું આ તારીખે આવ્યો હતો, બધાને ખબર. અને સ્વામી બાપા પણ એને પ્રેમથી બોલાવે અને એને પણ ઉમંગ કે મારે લગ્ન કરવા છે. જ્યારે બાપાને સાથે મળે ને, બાપાને કે સ્વામી મારું કંઈ ગોઠવી આપો ને, મારું કંઈ ગોઠવી આપો ને. સ્વામી કે હા મેં જોઈ રાખી છે. આવા સાવ અભૂત બાળક માટે પણ અભણ બાળક માણસ સાથે પણ સ્વામીશ્રી એટલા જ પ્રેમથી એને મળી શકે છે. સ્વામી બાપાના અંતરમાં આવા કોઈ ભેદભાવ નથી. થોડાક પ્રસંગો રહી ગયા છે આજે દ્વંદ્વમાં, એને આપણે થોડાક આવતીકાલે જોશું. આમાંથી પણ આપણે એટલી પ્રતિતિ આવે છે કે જે માતાનો પ્રેમ સર્વ પોતાના બાળક માટે હોય છે, સ્વામી માટે બધા ઉપર પ્રેમ છે, એટલે કે સ્વામી માટે બધા જ આપણે બાળકો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
2: આજે સ્વામી અહીંયા આ વડીલ દિનની ઉજવણી લગભગ આપણને એવું લાગે છે કે આ પહેલી વાર આવી રીતે થઈ, જેમ બાળ દિનની ઉજવણી, કિશોર દિનની ઉજવણી, યુવક દિનની ઉજવણી એમ વડીલ દિનની આ પહેલી વાર યોગ વિવેક સ્વામીને ત્યાગરત્ન સ્વામીને બધા આ વિચાર કર્યો તો આ રીતે થઈ છે. તો વડીલોના અમુક પ્રશ્નો એ આવેલા પ્રશ્નો છે ને અમુક સંતોએ વિચારીને બધા પૂછ્યા છે. આપને એવું લાગે કે બીજા કઈ વાત કરવી છે તોય આપ એમાં સ્વતંત્ર છો, પણ આ તો અત્યારે જે પ્રશ્નો અમે રજૂ કરીએ છીએ પછી એમાંથી આપને યોગ્ય લાગે એ રીતે આપ ઉત્તર આપશો. અહીંયા સ્વામી બધા વડીલો બેઠા છે, લગભગ બધાની ઉંમર 60-65 તો ઉપર થઈ ગઈ છે, અને તો હવે આ ઉંમરે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન બધા માગે છે.
3: પહેલા તો બધાને દર્શન થયા, બહુ આનંદ થયો. નામ તો બધાને આવડતા નથી પણ ઓળખું બધાને, બધાને. અને બહુ બહુ સારું કાર્યક્રમ બધા, અને આટલી નજીકથી ત્યાં હોઈએ ને ખબર ના પડે શું ચાલે, પણ આજે બહુ સારું કાર્યક્રમ ગોઠવાયો. બીજું તો કાંઈ ના, દર્શન બધા થયા, આનંદ થયો.
2: એટલે હવે આ ઉંમરે, હવે ઉંમર લાયક તો બધા થઈ ગયા છીએ, તો હવે શું કરવું વિશેષ એ અંગે માર્ગદર્શન આપશો.
3: જો પ્રમુખ સાહેબ મહારાજે ઉત્તર આપ્યો તો એમને પાસ આપણે એમને બાયપાસ કરવા, સ્વયંનું બાયપાસ કર્યું હતું. નામ નામ હા સુબ્રમણ્યમ, સુબ્રમણ્યમે પૂછ્યું હતું બાપાને કે આપણું નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે. સ્વામી કહે ભક્તિ ભજન જ છે, નેક્સ્ટ પ્રોજેક્ટની વાત જ નથી. પહેલાં ભક્તિ ભજન, પછી એની અંદર બધું આવી જાય, અક્ષરધામ ને આ ને તેને, પણ મેઇન તો ભક્તિ ભજન. તો આપણે સત્સંગી છીએ એ જ કરવાનું છે ભક્તિ ભજન. એટલે ફોર્મ બદલાય, જરા આકાર બદલાય જુદી રીતે, પણ જો આપણે બધું આ સમજણની વાત છે. આપણે મહારાજે જે વાત કરી છે સમજણ, અને સમજણથી સુખી રહેવાય. સમજણ ના હોય તો આ બધા પ્રશ્નો નડે તમને, પણ સમજણ હોય, અને સમજણ તો મહારાજે સમજણની વાત છે મનમાં આવે, ક્રિયામાં નહીં. ક્રિયા તો થઈ શકે ના થાય, હવે તમે મોટી ઉંમરના થયા એટલે સારી ક્રિયા ના થાય, પણ મનમાં, મન તો એવર ફ્રેશ, મનથી જો એવી સમજણ કરી હોય તો અહીંયા જ અક્ષરધામ, અહીં આવવા જવાનો પ્રશ્ન જ રહેતો નથી. ભગવાન સાથે કનેક્શન, અને આ ઉંમરે તો વધારે થાય, તો રિટાયર થાય એટલે હવે મારા બીજું કાંઈ નહીં. અને આની રાહ જોતા હોય છે બધા, એકાંતિક ભક્તો રાહ જોતા હોય, નિવૃત્તિ આપણે લઈએ અને પછી ભજન કરીએ. તો એક સમજણની વાત છે, સમજણ દ્રઢ હોય કોઈ પ્રશ્ન જ નથી રહેતો. આમાંથી આમાં, આમાંથી આમાં ચેન્જ થાય, પણ મનમાં જે ભજન ભક્તિ ભગવાનનો આશરો ઉપાસના એ તો કાયમ એક જ રહે છે, એમાં ફેરફાર થતો નથી. અને બહારની શારીરિક હોય એટલે તમે ગીવઅપ કરો થોડોક, ભલે આપણે ના ક્રિયા ના થઈ શકે, પણ મન તો જોરદાર હોય છે. મન તો વિશેષ તમારે બધું પરવારી રહ્યા, અતિ નિર્વાસનિક થઈ ગયા, હવે બીજો કંઈ આપણે પરવા રહેતી નથી, એટલે એકદમ સીધા ભજનમાં જોઈન થઈ જવાય.
2: એટલે સ્વામી આપે કહ્યું સમજણ કરવાની છે તો એવી કઈ કઈ સમજણ છે કે જેનાથી અહીંયા જ અક્ષરધામ એવું અનુભવાય?
3: સમજણમાં તો જો એક આપણે જે આજ્ઞા પાડીએ, આજ્ઞામાં ધરતા હોય, જે આજ્ઞા આપણને આજ્ઞા કરવામાં આવી છે, અને નિષ્કામ ધર્મની આજ્ઞા, જે એને લીધે બીજી બધી આજ્ઞાઓ ડેવલપ થાય છે, એ મેન્ટેન કરવા માટે. તો હવે આપણે તો એક નારી સદા બ્રહ્મ જ

Mày có mong xem. Anh kém ngã thầy. Sri Di Maharaj mê là thầy. Anan janam thi apne bhatak ke thi. Anan janam thi. Anan aaj janme apne bheto tha. Anan itla bhagwan bija loko to darshan kara mate kitla kitla talpa padta hai. Yogi apa drashtant apta. Ke mahatma આંબલીના ઝાડ નીચે તપ કરતો હતો. નારદજી ત્યાંથી પસાર થયા. એ નારદજી નારદજી અહીં આવો અહીં આવો. નારદજી ગયા પછી નારદજીએ કહ્યું કે એમને પ્રશ્ન પૂછ્યો, નારદજી તમે ભગવાનને પૂજો, મને ક્યારે દર્શન દેશે? તો ભગવાનને પૂછ્યું નારદજીએ, તો મહારાજ ભગવાને એવી એવો જવાબ આપ્યો કે જેટલા પાંદડા છે આંબલીના એટલા કલ્પ જશે તારે દર્શન થશે. નારદીનો પાટિયા બહી ગયા, હું શું જવાબ આપીશ? એટલે આમ તરીને જતો હતો નારદજીએ, આમ કે ભેટો ના થાય, નહીં તો શું જવાબ? એની સાથે મારી છાતી ફાટી ગઈ તો એને શું થશે? પણ એ જોઈ ગયો. નારદજીને બોલાય, નારદજી પૂછ્યું કે જવાબ, કે શું જવાબ? મારી છાતી ફાટી આવી છે કે હોય તો ખરા કે આ જેટલા આંબલીના પાંદડા છે, નાના નાના આંબલીના પાંદડા નાના જ હોય, આમ એક ઇંચ જવાય નહીં, પોણો ઇંચ આ અડધો ઇંચ. તો એટલા કલ્પ, એટલે એક કલ્પમાં 8,64 કરોડ વર્ષ, એક પાંદડા દીઠ 8,64 કરોડ વર્ષ. ઓલો તો નાચવા કૂદવા લાગ્યો. નારદજી પૂછે કે આ શું શું નાચે છે? કે આ દર્શન તો દેશે ને આટલા કલ્પ વગર. એટલે શ્રદ્ધા તો નારદજીના ઊંધું પડ્યું. હું ધારતો હતો કે આના પાટિયા બેસી જશે, મારા પાટિયા બેસી ગયા. પણ જો આ કહેવાની વાત છે કે આ ભગવાન મળ્યા, પ્રત્યક્ષ તો કોઈને મળ્યા નથી. નરસિંહ મહેતાને મળ્યા તો એક હાર આપ્યો અને પછી ભાઈ દર્શન નથી થયા. બીજા બધાને મીરાબાઈને આપ્યો હાર, પણ એ બધું છેટે, એટલે સંબંધો ના થાય. પણ એ લોકો તો એવા ભક્તો હતા ખરેખરા, મનથી ભગવાનને મનથી એવો જોડાણ કર્યો, બધું થયું. પણ ટૂંકમાં આપણે ભગવાન મળે, શાસ્ત્રીજી મહારાજ મેં યોગી અપ મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને તો ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે, આયા જ કરે. થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યું, સ્વામી આમ કેમ કર્યું, શાસ્ત્રી મહારાજ શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય હા મનુષ્ય તરીકે આવે, એટલે મનુષ્ય જ બધા કરે. તમને ભૂલાડા ભૂલાડી દે એવા મનુષ્ય તે કરે. પણ એમાં જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય, બને અઘરું છે. અને આપણે આટલું જ કરવાનું છે, બધી બુદ્ધિને તારું મારીને બસ. અને તમે બુદ્ધિ ચલાવી ચલાવી કેટલી ચલાવશો? એ તો એવા ચરિત્ર કરે તો આંટીમાં નાખી દે. પણ શાસ્ત્રીમાં યોગી આપણે એવા ચરિત્ર નથી કરતા. પણ તો એ કરવું પડે, ઉઠવું પડે, ખાવું પડે, બેસવું પડે. હવે અમારે મનુષ્ય ભાવ આવ્યો તો પછી શું કરવું? પેલા બીજા ચરિત્ર નથી કર્યા.

0: या पक्के के जो महाराज ने महाराणा वक्त आपड़े वक्त आपड़े घर जात पर एक एक गुलाट कही जात एवं चरित्र तो महाराजे कराया था। पर साधु रूपे से एटले एवं ना करे, धर्म नियम मारे बधु करे। धर्म नियम ये पार है, आपड़े पराइए, एमने कहीं जरूर नहीं। धर्म नियम ए तो ब्रह्म स्वरूप से, देहना भाव ज नहीं, પણ તો એ આપણા માટે ધર્મ નિયમ પાડે, એટલે બીજા બનાવટી હોય ને એ ઘૂસી ના જાય, એટલા માટે બધા બધા બધા એ ક્લેમ કરે કે હું બ્રહ્મ સ્વરૂપ છું, મારે ધર્મ નિયમની જરૂર નથી, એટલે એ બધું કેન્સલ કરે અને શુદ્ધ ભાવે આપણને આ દર્શન દે છે, સાધુ રૂપે વર્તે છે સાધુ। એટલે હવે એમાં મન ભગાવે તો શું કરું, એટલે જો કે આપણે ઘણું બધું ઊંચી કક્ષાએ પહોંચ્યા છે, એટલે વાંધો નથી। આપણે પ્રમુખ સ્વામી મહારાજ કહે કે મળ્યા છે ખરા, પણ ઓળખાયા, બે વાત છે। મળ્યા તો ઘણાને મળ્યા છે, નીલકંઠ વર્ણિ જતા હતા, કેટલાયને મળ્યા હતા, સામે ભેટ્યા હોય, બધું હોય, સેવા કરી, બધું કર્યું હોય, પણ ઓળખાયા નહીં। અને આપણે ઓળખાયા, શાસ્ત્રીમાં જ ઓળખાય, પ્રમુખ સ્વામી ઓળખાય, યોગી આપ ઓળખાય, એટલે એ મોટી વાત છે। એટલે એક તો આ થઈ ગઈ, એટલે નિષ્ઠા, ઉપાસના, ધર્મ નિયમ, એ બધું દ્રઢ હોય તો એ સત્સંગ, અને એ સત્સંગના બળે આપણને મારા તમારે ના જવું હોય તો ભગવાન હાથ ખેંચીને લઈ જાય તો ધામમાં। હા, આટલું આ ત્રણ હોય, પછી બીજી સમજણમાં તો જો આપણે ઉંમર થઈ, એટલે આપણે તમે નાના હતા, તમે આજ્ઞા પાડતા નતા તમારા બાપાની, તો એ જ રિપીટ થાય છે, તમે મોટા થયા અને નાના ના પાડે આજ્ઞા, આર્ગ્યુમેન્ટ કરે તો પછી ચલાવી લેવું પડે, આપણે સમજી રાખવું પડે કે આ ક્રમ છે એ। એટલે ઇંગ્લિશમાં કહેવત છે, કોમ્બ ઇઝ ગિવન ટુ અ બોલ્ડ મેન, એ કોમ્બ ઇઝ ગિવન ટુ અ બોલ્ડ મેન, હવે એકે વાર નથી, શું વાર વળવાનો છે, એન એક્સપિરિયન્સ ઇઝ એ કોમ ગિવન ટુ અ બોલ્ડ મેન, તો અનુભવ જેને આપણે અનુભવ થયો, તમને 60 વર્ષ કૂટ્યા બધું રામ આમ, એટલે અનુભવ થયો, પણ એને અનુભવ નથી, જે 25 વર્ષનો છે એને અનુભવ નથી, હવે તમે આના ઉપર લાદો એ ક્યાંથી માને, એટલે એવું એવું ચાલતું જ રહે છે। અને જે એક્સપિરિયન્સ ઇઝ એ કોમ ગિવન ટુ અ બોલ્ડ મેન, એ કાંઈ કામમાં આવતું નથી, તમારો અનુભવ તમારી પાસે જ રહે, નીચે પેઢીને કામમાં આવતું જ નથી, દરેક વખતે એવું જ હોય છે। એટલે આપણે આગ્રહ રાખવાનો, આપણે એડજસ્ટ થઈ જવું, ઓલાને એડજસ્ટ કરવા કરવા કરતાં આપણે એડજસ્ટ થઈ જવું છે જ, આવું થશે, એટલે આપણે રમી દેવું એ કરવું બધે, પણ સત્સંગ કરવાનો આગ્રહ રાખવો, એટલું તો કરવું, એ એ આગ્રહ ના રાખે તો એ તો તમે બે કૂવામાં પડો। એટલે આપણો આગ્રહ હોય પછી એ કરે ના કરે વસ્તુ જુદી છે, આપણા મનમાં એવું દ્રઢ રહેવું છે કે અને સત્સંગ થાય, સત્સંગ આપણા બધા કુટુંબી બધા, આપણે જેને સત્સંગ થયો, નાનો હોય, મોટો હોય, વૃદ્ધ હોય, બધાને એ આગ્રહ રાખવો કે આપણા સત્સંગ, આપણા દરેક સભ્યને સત્સંગ થાય એ રીતે એ સમજણ રાખવી પડે, અને એ રીતે એડજસ્ટ કરવું પડે તો બસ।
1: આખી જિંદગી સ્વામી મહત્વથી બધું કાર્ય કર્યું હોય, પછી આપણને સહેજે ચિંતા રહે બધા સંબંધીઓની, કુટુંબીજનોની, તો એ ચિંતા રહે ને એને લીધે તો હવે કયો વિચાર રાખવો કે જેનાથી એ બધામાંથી પણ નિશ્ચિંત થઈ શકાય?
0: હા, તો મહારાજે કહ્યું, કાશીદાસનો જ પ્રશ્ન છે કે અમારે ગ્રસ્ત છીએ, અમે અનંત વિટોળના હોય એટલે શું કરવું? મહારાજ ચોખ્ખી વાત કરી છે કે એમાં તો જ્ઞાન એપ્લાય કરવું, ફાઇનલ જ્ઞાન, કે જો આપણે અનંત જન્મના સગા સંબંધી છે, આપણે છે કે નહીં અનંત જન્મ? યુ કેન નોટ, યુ કાન્ટ ડિનાય, છે જ. તો એને યાદ નથી કરતા, ભૂલાઈ ગયા, તો આ જન્મના એ રીતે ભૂલાઈ જવું. એટલે આપણે ઘરમાં છે, કુટુંબમાં છે, એ બધી વાત સાચી, પણ ફાઇનલ જ્ઞાન કે આ કોણ બાપ ને કોણ માં ને કોણ એ એપ્લાય કરવું પડે. છતાંય કુટુંબમાં છે, આપણે દેહ છે, શરીર છે, બધો બધા છે, એટલે એને એની રીતે કરવા દેવું. પણ આપણે જ્ઞાનથી અલિપ્ત રહેવું, કોણ સરળ, કોણ દીકરો, કોણ દીકરો, એ રીતે.
1: પરિવારમાં સંપ અને એકતા રહે એવી ઈચ્છા સહેજે સહેજે રહે છે, તો એના માટે શું કરવું જોઈએ?
0: અરે જ એમાં એને જો આપણા બધા સંપી નથી એટલે આનંદ છે. એક જનાડો ફાટે તો બધું બગાડે, એટલે એ તો રહેવી જ ઈચ્છા. અને પણ એના માટે જે પ્રમુખ સાહેબ મહારાજે વાત કરેલી હતી કે જે આપણે પ્રોજેક્ટ શું છે, ભજન ભક્તિ, એ આપણે મનમાં રહેવું જોઈએ. અને પછી બધી જે દીકરા દીકરી સૌને એને જે રીતે સાચવાય એ રીતે સાચવવું, બધે એમાં જ્ઞાન ના એપ્લાય કરો. ઓલી એમાં તમારે અત્યારે હાજર છે, ઓલા તો પતી ગયો, હાજર છે એટલે એની દેખરેખ રાખવી પડે, આગળ કરવું પડે. દેખરેખમાં મુખ્ય એ સત્સંગ કરે, એ દેખરેખ, એ મોટી દેખરેખ છે. બીજા બધા તો પૈસા છે, કુટુંબ છે, ઘર છે, મકાન છે, તો આવે ને જાય. આજે કરોડપતિને બીજે દિવસે રોડપતિને, એ કંઈ સ્થિર નથી. પણ સત્સંગનો આગ્રહ રાખો અને એ દેખરેખ રાખવાની, અને મનમાં પ્રાર્થના કરવી, આપણે ભજન કરવું, એના માટે મારા ફેરવ્યા કે બધા સત્સંગી સત્સંગ થાય એ રીતે.
1: કુટુંબના સભ્યોની કોઈના સ્વભાવનું થોડુંક આમ વિચિત્રતા જેવું દેખાય ત્યારે પણ બહુ જ આમ મન પાછું પડી જાય છે, તો એ વખતે શું કરવું?
0: સહન કરો, આપણા સ્વભાવ બદલી શકતા નથી, બીજાના સ્વભાવ ક્યાંથી બદલવાના છે? એટલે સહન કરવાનું છે. તમારા સ્વભાવ છે, એને સ્વભાવ છે. જો આપણે સ્વભાવ મટી ગયા હોય તો સ્થિરતા રહે, કોઈ પ્રશ્ન જ ના રહે. પણ બે સ્વભાવ ઝળકે સામસામ એટલે પ્રશ્ન થાય. જો તમને આગ્રહ હોય કોઈ વાતનો કે આમ જ કરવું જોઈએ, અને તમે સમજણ સાચી છે, ખોટી નથી, તમને અનુભવ છે, બધું છે, પણ ઓલાને નથી અને ઓલો માનતો જ નથી, એટલે સહન કરવાનું. ભાઈ બધે આપણું જ્ઞાનનું પોટલું આપણી પાસે રાખવાનું અને સહન કરવાનું. બધાને એવું છે, બધે સ્વભાવ દૂર છે. મહારાજ સ્વામી કહ્યું અનાદિકાળ બધાને સ્વભાવ નડે. સ્વભાવ જો સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો, એક જ છે. એની પ્રકૃતિ આવી છે, એનો સ્વભાવ છે. તો સ્વભાવ પ્રકૃતિથી પર અક્ષરધામ, પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ, સ્વભાવથી પર અક્ષરધામ. એટલે આપણા સ્વભાવ મુકાયા તમારે આપણા ઉપર આવી જવું સીધા. આપણો સ્વભાવ કેવો છે એને એડજસ્ટ કરવું અને આપણો સ્વભાવ મૂકી અહીંયા અક્ષરધામ. આવા જવાની વાત જ નથી. મૂળ અક્ષરધામ છે જ, પણ આપણે અહીંયા સમજણથી અહીંયા અક્ષરધામ. એટલે આ રીતે કરવું પડશે.
1: સહન તો સ્વામી ઉદાસીનતાથી તો થાય છે, પણ સહન કરવામાં એ પાછું સ્થિરતા રહે અને આનંદ રહે એ કયા સમજણથી?
0: જો ભગવાન, ભગવાન એવા મળ્યા છે ને, ભગવાનની પ્રાપ્તિ હિમાલય જેટલી, એના આપણા બધા પ્રશ્નો સ્વભાવો કે બધું ઢેફા દેવા એવી સમજણ. મારાનો મહિમા સમજાય, મારા સ્વામીનો મહિમા, ત્યાં બધું સ્વભાવ બધું મૂકી જાય, ઊભા જ ના રહે. પણ એ મહિમા આપણે સમજાતો નથી. આપણે પર કહીએ, પણ પર 10 થી 11 પર છે, 10 થી 100 પર છે, 10 થી અબજ પર છે. મહારાજને કેવા ગણવા? 10 થી 11, 10 થી એટલે મારે તો અનંત પાર છે. મહારાજ પોતે વાત કરી કે હું મારા મહિમાને વાત કરું તો એ પાર આવે નહીં. તો આપણે ક્યાંથી પાર પામીએ? આપણે બહુ તો બહુ ગુણાતીત સ્વરૂપ થવાય તમારે, એથી આગળ ના થવાય. એથી આગળ તો મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું ભજન જ કરવાનું છે. ગુણાતીત રૂપ થઈને મહારાજનું ભજન કરવું. એટલે આવો મહિમા સમજાય છે, ઊભું જ ના રહે, કાંઈ કાંઈ ના રહે. જગત નહીં, નહીં અંદર કોઈ બ્રહ્માંડ બધું જ ઇવેપરેટ થઈ, ભસ્મીભૂત.
1: રોજિંદા ક્રમમાં એવી કોઈ ક્રિયા ખરી કે આ મહિમા વધારે સમજાય એના માટે કરવાની એવી કોઈ?
0: ના, તો ભગવાનની કૃપા થાય તો આપણે એવું કાર્ય કરવું કે ભગવાનની કૃપા થાય. બસ એવું મહારાજને રાજી કરવા, સ્વામીને રાજી કરવા કે કૃપા. જો ભગતજી મહારાજને કહ્યું ને, હા છોટી બલા થઈ ગઈ, કે થોર થોરને કેરા આવે, તો એવી વાત થઈ ગઈ. ભગતજી એવા રાજી કર્યા, રાજી કર્યા, હા છોટી બલા. સ્વામી આપવું નતું તો અપાઈ.
1: ભગતજી મહારાજની તો સ્વામી બહુ મોટી વાત થઈ ગઈ. અમારે તો ઓછો સમય છે, તો એટલા સમયમાં કંઈક કામ કાઢી નખાય એવું કંઈક ઉપાય બતાવો.
0: થાય શોર્ટ, નો શોર્ટકટ, એમાં તો થવું જ પડે. આ ક્રમ કેટલું શોર્ટકટ તો કર્યું છે. અનંત જન્મથી જો આપ મહારાજ સ્વામી મળ્યા ન હોત તો આપણે જન્મ મરણ જેવું ચાલુ હોત, ચાલુ હોત, ક્યાંય અટકત નહીં. જો આ કેટલું શોર્ટકટ, મહારાજ સ્વામી આ મનુષ્ય દેહ આવ્યા અને આપણે ભેગા ભર્યા અને આપણે બધું કામ કર્યું, મોટી કૃપા કરે. આપણે સમજાય એવું નથી, પણ અતિશય મોટી કૃપા થઈ ગઈ. આ ભગવાન ક્યાં મળ્યા છે? અને આ બીજા ભગવાને મળતા નથી તો આ સર્વોપરી ભગવાન ક્યાંથી મળે? એમની કેવળ એમની દયા તો જ એ મનુષ્ય રૂપે આવ્યા. એ તો એમને શું જરૂર હતી? હવે અહીંયા અક્ષરધામમાં ગરમી લાગી હતી, અહીંયા ત્યાં તો બસ નિરાતે બધું યોગીઓ પણ, પ્રમુખ સાહેબ મહારાજ બધા નિરાતે યોગીઓ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા.

0: સ્વામી તમે કેમ આવ્યા દાદર મંદિરમાં, તમે કેમ અવતર્યા? સાહેબ અવતાર્યા નથી, મહારાજે મોકલ્યા છે, એમને શું જરૂર છે, મારે મોકલ્યા, આજ્ઞા કરી એટલે આવ્યા.
1: આપને સ્વામી કઈ વિશેષ વાત કરવી હોય તો? અમારા
0: વિશેષ તો આટલું જ છે કે આ મહારાજ સ્વામી મળ્યા છે, ગજબની વાત થઈ ગઈ. અને દ્રઢ આશરો દ્રઢ કરજો, એમાં કાંઈ પોલ ના જોઈ રહે, એ સ્પેશિયલ એકદમ આઉટ રાઇટ ફોકસ મહારાજ સ્વામીમાં. અને બીજા કોઈ જગ્યાએ કોઈ આસ્થા કોઈ મનમાં બેસે નહીં, એક મહારાજ સ્વામી. અને શાસ્ત્રીમાં એ કૃપા કરી છે, એ કૃપા કરી, અમે કરોડો દંડવટ કરી હતા ઓછા, નહીં તો યોગી આપણા પોતે કરતા કે જો શાસ્ત્રી મહારાજ આપણને ખેંચ્યા ના હોય તો આપણે બંડ્યા કુચ કુચ આપણે જ કરતા હોત, આપણે જ, કેમકે ઓળખાય નથી આ, એ એમની કૃપાથી જ આપણે એમાં જોડાયા છે. ઓળખાય તો બહુ જુદી વાત છે, ઓળખાય મધ્યના તેર પ્રમાણે એ દોષ ઊભા ના રહે. ઓલા લીંબોરી હોય મવડા જેમ ટપ ટપ ટપ પડ્યા કરે, એવી તો બધા દોષ ઉખડી જાય મધ્યના તેર પ્રમાણે. પણ એટલે ઓળખાયા નથી, મહારાજે કૃપા કરીને આપણને ખેંચી લીધા છે. આપણે કોઈ પુનઃ છે ગમે હશે, પણ આપણે શાસ્ત્રી માર્ગમાં ખેંચાયા, યોગી યોગમાં ખેંચાયા, પ્રભુ સાહેબમાં ખેંચાયા. અને એટલી જ એટલે આપણું તો કાંઈ ચાલ્યું નથી. સ્વામીની વાત પણ છે, 14 કૃપા સ્વામી, 15 કૃપા એમને છે એ કરે. અને એકાદી જે આપણે મથીએ છીએ, મથવામાં કાંઈ આપણા સ્વભાવ પ્રમાણ મથીએ છે, સ્વભાવ બાજુ મૂકીને મથીએ તો તરકમ થઈ જાય. એ કાર્ય રાખ્યું છે, પણ એ સ્વભાવ બધા બહુ આડા આવે છે. જાત જાતના સ્વભાવ છે, અનંત જાતના સ્વભાવ છે.
1: સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે આપણને બહુ સચોટ માર્ગદર્શન આપ્યું છે. સ્વામી આ મુજબ વર્તી શકાય એવી ખાસ આપને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે આપની કૃપા વગર વર્તાય એવું નથી પાછું અમે ગમે તે, એટલે એ જ આપ કૃપા કરજો કે એવી રીતે વર્તી શકાય અને જીવનની સાર્થકતા અનુભવી શકાય.
0: આ પ્રોગ્રામ ગોઠવે મને ખૂબ આનંદ થયો. પછી બીજી વાત ઓલામાં રહી ગઈ, એટલે અમારે શું કરવું, તો સત્સંગ વાંચન, એટલે વાંચતા વાંચવા મુશ્કેલ પડે, આંખો જતી રહી હોય, એટલે તો આ ઓડિયો, હા હા, અને કાને જતા રહ્યા હોય એટલે પછી ઓડિયો, મારે બાપાને દર્શન થાય બધા સંતો, અને એ રીતે આપણે ઓડિયો વિડીયો બધી બહાર પડી છે એ એમાં ટાઈમ કાઢો, બહુ મજા આવે છે.

શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા પછી એમને મોક્ષનું દ્વાર ગુણાતીતાન સ્વામી પાસે મૂકી ગયા અને પરંપરા બધા સત્પુરુષ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ,

અમુક શાહી મહારાજ આ બધા આ બધા સારનું સાર છે. બીજું કાંઈ બીજું બધું તમે જે કરો ભલે, પણ મુદ્દો વચનાવાદનું સાર, સારનું સાર સત્પુરુષ છે. અને યોગીઓ પણ પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીઓ ભગતજી મહારાજ, એ બધા સારનું સાર કહેવાય. બીજું આ જે નિષ્ઠા થઈ તમને, મારા સ્વામી નિષ્ઠા થઈ, કાંઈ બાકી રહેતું નથી. અને આપણે ભગવાનને રાજી કરવા માટે એમને જે આપે વચન કહેલા એ પ્રમાણે રહેવું, સમસુરત ભાવ, એકતા અને મહિમા, દાસના દાસ પણ આપણે સમજવાનું. અને જે એમને રાજી કરવાના સાધન, પણ મૂર્તો આ સા વચનામત એ જ છે. આજે આપણે આપ્યું શ્રીજી મહારાજ, આપણે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. એટલે આપણે તો લીલા લહેર છે, સમજવું જોઈએ. આ સમજાય, બીજું બધું કરો, ઘણું કરો, સેવા કરો, ભક્તિ કરો, પણ સારનું સાર આ સત્પુરુષો છે. અને એ તો સ્વામીએ એમાં પ્રતીતિ આવવી જોઈએ. પ્રતીતિ ના આવે તો ગોથા ખાય, ભર્યા કરે. અને પ્રતીતિ આવી જાય તો લીલા લહેર, આજ મારે ગે થાય લીલા લહેર, એ બધું. તો એ પ્રમાણે આમ જોવા જઈએ, સત્પુરુષ મળ્યા પછી, સત્પુરુષ મળ્યા પછી બધું લેખે લાગે. એ ના મળે તો કાંઈ હાથમાં, બીજું ગમે એટલું બધું કરો ગમે, પણ સત્પુરુષ છે એ સારું સારું છે, એ આપણને મળ્યા છે. એટલે આપણે ભગવાનને રાજી કરવા માટે આમ તો મુદ્દો આવી ગયો છે કલ્યાણ, પણ ભગવાનને રાજી કરવા, આપણે ધર્મ નિયમ પાળવા, અને જે અમને આપે એ એ પ્રમાણે રહેવું. એ બીજું સાવ સહેલું છે, આપણા માટે તો એકદમ સહેલું છે. એટલે પ્રતિથી લઈને અને જે અમને આપેલા વચન એ પ્રમાણે રહેવું. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, હવે તો ગ્રહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે, તેમ ભગવાન તો જીવ સામું જોયા કરે છે. જે મુને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવરો છે જે બીજા પદાર્થ સામું જુએ, પણ ભગવાન સામું ન જુએ. આ હકીકત છે. સ્વામી કહ્યું કે જેમ સ્ત્રીને જોયા કરે છે, તેમ ભગવાન તો જીવ સામું જોયા કરે છે. જે કોઈ સ્ત્રી સામે જોયા કરે, એવું ભગવાન જીવ સામું જોયા કરે છે. મને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવરો છે જે બીજા પદાર્થમાં સામું જુએ, પણ ભગવાન સામું ન જુએ. સ્વામીમાં તો ઘણું બધું કહી દીધું કે આપણે અંતર્દૃષ્ટિ કરે તો એને એને વાત છે, નહીં તો બધું
લોલે લોલ થયા જ કરે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, સંઘનું રૂપ કહ્યું છે, ભેગા રહે પણ સંઘ ના કરે, ભેગા રહે પણ સંઘ ના કરે. સંઘ છે મનની વાત છે, મનથી બધી ક્રિયા થાય, મનથી આપણે ભગવાનમાં જોડાઈએ, સંતમાં જોડાઈએ. પણ એમ ખાલી ખાલી બધા ભેગા રહે પણ મન લાગ્યું ના હોય એટલે દેખાય ખરું કે આ બધા સંગ કરે છે પણ કંઈક સંગ કરે. એ મનની વાત છે, મનથી જોડાણ હોય તો કામ થાય. સંગનું રૂપ કર્યું છે, ભેગા રહે પણ સંગ ના કરે. તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું છે. 60 માણસ ભેગા રહેતા પણ તેના સંગ તો પુરુષ સ્ત્રી ને છોકરો એ 3 હતો. 60 માણસ ભેગા રહેતા પણ 3-3 ગ્રુપ, સ્ત્રી પુરુષ અને એમના છોકરા, એમાં જ બંધન. અને મારા સાધુ બંધન થાય નહીં. ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડખાય છે, મૂર્ખાઈ કરે છે. જે આપણે સમાગમમાં આવ્યા છીએ તે ખાસ ધ્યાનમાં રહેવું. અને સમાગમ તો 24 કલાક રહે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવામાં શું કહેવું? સત્સંગી હોય પણ તો એ સ્મૃતિ ના કરાવે તો કુસંગી હોય એમાં તો કહેવું શું? ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં. કામમાંથી પરવારીને પ્રભુ ભજવા તો કોઈ આશા રાખવી જ નહીં. કામ એક કામમાંથી 4 ઊભા થાય, 4માંથી 8 ઊભા થાય, એટલે કામનો છેવડો આવે જ નહીં. પણ અંતર્દૃષ્ટિ મારે તો પાર પડે. ને કામમાંથી પરવાઈ પ્રભુ ભજવો એવું તો કોઈ આશા જ રાખવી નહીં. કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થશે પણ નહીં. આ સત્ય હકીકત છે. તો એમાં કરવું શું એ સ્વામી કહે છે. અને આ જીવને વૃક્ષનો દ્વેષ આવે તેમાં અવરોધા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહીં. વૃક્ષની અવરોધા કેટલી લાંબી એ તમારે 200-500 વર્ષ રહે અને તમારે વાલા કેલિફોર્નિયામાં ત્યાં તો 3-3 હજાર વર્ષના ઝાડ છે. એટલે આયુષ તો ઘણી લાંબી એમાં પ્રભુ ભજાયની સ્વામી વાત કરે. ને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં અવરોધા તો ઘણી લાંબી પણ ત્યાં પ્રભુ ભજાય નહીં. ને પશુ પક્ષી આદિકના દેહમાં આવે તેમાં પણ ના ભજાય. પશુ પક્ષીના દેહમાં આવે તો ના ભજાય. પણ ના ભજાય. ને મનુષ્ય દેહમાં ભજાય. એક મનુષ્ય દેહમાં પ્રભુ ભજાય, બીજા કોઈ દેહમાં પ્રભુ ભજાયો નથી. તેમાં પણ મોટે ઠેકાણે ના ભજાય. મોટે ઠેકાણે તાલમેલ 70 જાતના પકવાન ને બધું હોય એમાં ક્યાંથી ભજાય પ્રભુ ભજાય? આમાં ખાવામાં વૃત્તિ રહે કે ભજનમાં વૃત્તિ રહે એ ત્યાંય ભજાય નહીં. સ્વામીએ છણાવટ કરીને આ વાત કરે છે. ઝાડના દેહમાં આવે તો ના ભજાય, પશુ પક્ષીમાં દેહમાં આવે તો ભજાય,
મનુષ્ય દેહમાં આવે તો ભજાય, પણ તેમાંય જે મોટે ઘરે હોય તેમાં ના ભજાય. તેમ પણ મોટે ઠેકાણે ન ભજાય, અને ખાવા ન મળે તો પણ ન ભજાય. ખાવા ન મળે તો પણ ન ભજાય તો શું કરવું? શું ને રોગ થાય તો પણ ન ભજાય, ઇત્યાદિ વિઘ્ન છે. અને આ તો સર્વે વાતે સાનુકૂળ છે, ને તેમાં પણ પ્રભુ નહીં ભજાય તો પછી કે દાડે ભજાશે? એટલે આ તો આપણે તો બધા વાતે સાનુકૂળ છે, છે કે નહીં? હા, તો અરે એમાંય ન ભજાય તો કયા દાડે ભજાશે? તો આ અંતરદૃષ્ટિ જબરદસ્ત કરવાની છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મારા ગમેલું પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા અને હરે હરે કરતા, તે આપણને શીખવતા. અને મહારાજને અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ના ભરવું. પ્રવૃત્તિ રૂપ થઈ જાય, એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. તો પ્રવૃત્તિમાં ન ભરવું, એટલે તો કરવું શું? ખાવા પીવાનું, ઝાડું કાઢવાનું કોણ કરશે? તો ક્રિયામાં તો ભરવું પડે, પણ જાણ પણ રાખવું હું શા માટે આવ્યો છું, શું કરવા આવ્યો છું, એ સતત રહે તો બધું કામ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મન અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટા પ્રવૃત્તિમાં ન ભરવું. કેમ? જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભર્યા તે આનિક ભૂલી ગયા હતા. આનિકની મહત્તા હોવી જોઈએ તો કામ થાય. અને નિરંતર થોડે થોડે એમાં આગળ વેગ, જો બરાબર આની કરીએ તો સાક્ષાત્કાર થઈ જાય. પણ આપણે આની કરીએ તો આનિકમાં ગોટાવા રહે, આનિકમાં કેટલાય સંકલ્પો થયા કરે બીજા ત્રીજા. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાનના ભક્તનો અવગુણ આવે તે તેમાં ગુણ હોય તે વિચારવા. ગુણ અવગુણ બે હોય, એકલા અવગુણ ના હોય. આપણે એક અવગુણ જોયો અને પછી એ એવો જ છે, આવો છે, લાગનો જ છે, એ તો મનમાં વૃત્તિ થઈ જાય, એ ખોટું કહેવાય. જે કોઈનો અવગુણ આવે ત્યારે એના ગુણ હોય એ વિચારવા. ભગવાનનો ભક્તો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય. જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હઠાવી દે, તેમ ગુણ તો ગણાય હોય તે વિચારવા. જે આપણે તો આ મહારાજ ગુણની જ વાત કરે છે, એ અવગુણ તો આપણે ચોકડી, મોટી ચોકડી મૂકી છે, અવગુણ તો જોવા જ નહીં. જો મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો નિર્દોષ છે, સંતો હરિભક્તો નિર્દોષ છે, અને તેમના નિર્દોષપણાની વાત બીજાને કરવી, અવગુણની વાત કરવી એવું નથી કહ્યું, નિર્દોષપણાની વાત બીજાને કરવી એ સ્પષ્ટ મહારાજે કહ્યું છે. ભગવાનનો ભક્ત, ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારો, તો તે અવગુણ ટળી જાય. જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હટાવી દે, તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય. ગુણ તો ઘણા હોય ભગવાનના ભક્તમાં,
આપે, એક અવગુણ આવે તો બધું ફરી જાય ચક્કર, એક અવગુણ આવે કોઈનું તો એ એવો છે, લાગનો છે અને એના વિશે વૃત્તિ ઠરે નહીં, એવું થઈ જાય. પણ ગુણ બધા ઘણા હોય તો એમ પાંચ માણસ ની સામે 50 માણસ આવે તે હટાવીને, એમ ગુણ બધા ઘણા હોય તો એક અવગુણને લીધે એને હટાવી ન દેવું. બીજા ગુણ ભલે એક અવગુણ આવ્યો પણ બીજા ગુણ તો છે જ, એટલે બીજા ગુણોને વિચારવું તો આ અવગુણ હટી જાય. પણ આપણે એક અવગુણ આવ્યો તેમાં જ બધું બધાને નક્કી કરીએ, ઝડપી નિર્ણય, પછી બીજા ગુણ હોય એ અટકી જાય, આપણે આગળ વધતે નથી. પણ જો કોઈના ગુણ કોઈનો અવગુણ આવ્યો હોય તે એ પડતું મૂકીને બીજા ગુણનો વિચાર કરવો. ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. સ્વામીએ કહ્યું કે દોષ ઝાઝા હોય, ગુણ અવગુણ બે છે પણ દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. એટલે સંઘનું કારણ છે, સંઘ જો એક ઈંટ પણ ન પાડી હોય પણ સંઘ સારો હોય તો એકાંતિક થઈ જાય, અને સત્સંગ નબળો હોય, સંઘ નબળો હોય, અભાવ ગુણમાં પડ્યો હોય એવાનો સંઘ કરે તો તમે વૃત્તિ બગડી જાય અને ક્યાંય ને ક્યાંય રહો. એટલે બધું કેટલી બધી ક્રિયા કરે, બધું ક્રિયા કરતો હોય, રાત દિવસ જંપીને બેસે એટલી બધી ક્રિયા કરે, પણ જો સંઘ નબળો હોય તો તમને ફેંકી દે સત્સંગમાંથી. સ્વામિનારાયણ ભગવાનની જય. આપને સૌને બે પ્રશ્નો પૂછવાના છે, એમાંથી પસંદગી કરવાની છે. ભલે એટલે સો વોટ, ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય, કૃપા નહીં અપાર કૃપા, આપણે છાતી પર હાથ મૂકીને કહી શકો અપાર કૃપા થઈ છે. બહુ મોટી વાત છે, પણ તો એ કૃપા થઈ છે એ હવે નાનાથી, અપાર કૃપા જુદી વાત છે. પણ મહારાજ કહે છે ભલે ભગવાનને અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેનો અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. અપાર કૃપા, જો લાલા પાડો અપાર કૃપા થઈ હતી, મહારાજ સાક્ષાત અને હાથ પકડીને કહ્યું લાલા તને અંત સમય સાક્ષાત આવીને લઈ જઈશ, તેડી જઈશ. એટલે અપાર કૃપા થઈ હોય, કેટલું બધું સેવા કરી, બધું કેટલું બધું ભક્તિ કરી હોય એમને અપાર કૃપા ના થાય. પણ તો ભૂત થયો, ક્યાંથી ક્યાં પટકાયો. ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો, હરિભક્તો તમારા બધાનો, મહારાજ સ્વામીને તો ક્યાંય વાત છે. ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેનો અભાવ હોય
ભક્ત તે ધામમાં જઈ શકતા નથી, ભગવાન મળ્યા છતાં ધામમાં જઈ શકતો નથી. બીજા ધામમાં ના જાય તો ભગવાન મળ્યા છે, અપાર કૃપા થઈ છે અપાર, પણ જો હરિભક્તનો ભાવ હોય ધામમાં જઈ શકતો નથી. હવે બીજો પ્રશ્ન, ત્યાં છે.

તારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. જો હજારો ગાઉ છેટો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, ઇનફ, બહુ થઈ ગયું. અને એટલું નહીં, બહુ થઈ ગયું નહીં તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ. સેવા નહીં, અતિશય સેવા. સમા કોનો? તો ભગવાનના સંતને ગુણ ગાય તો ધામમાં જ છે. એટલે હવે આ બેમાં પ્રશ્ન, એક અભાવની વાત, એક ગુણ ગાવાની વાત થઈ, હવે એમાં પસંદગી શું કરશો? પક્કું પક્કું? હવે જોજો ઓલામાં પડતા નહીં. આમાં ખોટ કેટલી! ભલે ભગવાનને સંગે અપાર કૃપા થઈ હોય અને અભાવને ધામમાં ના જઈ શકે, ધામમાં શું પાક્યું? બધું વ્યર્થ ગયું જીવન. તો એ આ જબ્બર ખોટ આવે જી, અને આ બધી જબ્બર કમાણી, અબજોની કમાણી. તો શું કામ આમાં પડવું, ફેદવું, ચારા ચોથો માન, ઈર્ષા, દેખાઈ, ઈર્ષા વધારે હોય છે. બીજું બધું કરતા ઈર્ષા અદેખાઈ હોય. જે મહારાજે કહ્યું કે જે સંતને બીજા સંતને ગુણ ગાતો હોય અને અતિશય રાજી થતો હોય, તો મહારાજે કહ્યું કે એમના ઉપર એ શીરો બને છે. જે સંત બીજા સંતનો વખાણ થતા હોય બધા અને રાજી થાય, તો મારે કે અમે એ શિરોમણી સંત છે. ત્રણ ભેદ છે. હવે આમાં ડૂબકી મારો, ગટરમાં શું કામ ડૂબકી મારે? આવી સ્પષ્ટ વાત છે. અને શ્રીજી મહારાજ કહે છે એના ઉપર કોઈ સત્તા

નથી. સ્વયં પ્રત્યે આ વિવેક આપણને કહે છે, હવે જો કાલે નહીં તો નહીં, શિકાગો ગવર્નર આવ્યા હતા, હવે એ આપણને અટેન્ડ કરતા અને આપણે આમ જોતા એ કેવું ખાય. તો ભગવાન શ્રીજી મહારાજ પોતે આપણને કહે છે મુખોમુખ, અને આપણે આમ જોઈએ મોટી ચોકડી મૂકવી.

મેગ્નિફાઇંગ ગ્લાસ ત્યાં મૂકીએ છીએ અભાવ ગુણમાં. આમાં મૂકો ગુણગ્રહણમાં, કેટલો આનંદ, કેટલી દિવ્યતા, અલગ આનંદ આનંદ રહે. પછી એક બીજી વાત આવી,

Do the best, leave the rest. Kachuro utham muni. Hira moti manek hath maya se. And he mukina. And kachuro. Ola dustbin ma budu. Emasi naiye. જો મહારાજ બીજી વાત કરે છે, એક સરસ વાત કરે છે, બહુ ઉત્તમ. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આ જ મોટી વાત છે. ગમે એવું હોય ને, જો આ ભલે ભગવાનની અપાર કૃપા થઈ હોય, દેશકાળ લાગ્યા ભૂત થવું પડ્યું, તો મહારાજ શું કહે છે? જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. મોટી ઘાત થઈ, એકદમ ભયંકર ઘાત. દેશકાળ લાગતા નથી. અને એ જ છે, દેશકાળ લાગતા નથી. આગળ વધતો વધતો વધી જાય. જે ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તે દેશકાળ લાગતા નથી. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. આપણે ચઢ ઉતર થાય છે, ચઢ ઉતર, તમોગુણ રજોગુણ સત્વગુણ એ જેવો ભાવ હોય એ પ્રમાણે ભક્તિ થાય. પણ આના કોઈ દિવસ ભાવ ઓછો થતો નથી. દાસ પણ રહે. પછી મહારાજ બીજી બહુ અગત્યની વાત કરે છે. સત્સંગમાં જો કાપડે છે ને, મીટરથી મપાય કાપડ, અને પાણી છે લીટરથી વપરાય, કેટલા લીટર બધું. તો મારે કે સત્સંગીને કઈ રીતે માપવા? મીટર લીટર અને આ સત્સંગીને આપણે કેવી રીતે માપવા? દાસપણું, દાસ સત્સંગમાં દાસપણું જોઈને શ્રી જનોનો સત્સંગ નક્કી કરતા, કેટલું દાસપણું છે, આટલું આટલું આટલું. અને એમાંથી નક્કી કરતા મહારાજ કે આ સત્સંગી કેવો પાકો છે. આના ઉપર દાસપણાને ભાવથી, બીજું કોઈ માપ નહીં. તમે સેવા કરો, આ કરો, આ કરો, બધું બધું બરાબર છે, ખોટું નથી. પણ એનાથી માપતા નથી મહારાજ. તમે દાસપણું કેટલું છે એનાથી માપે છે.

સત્સંગ દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. જેટલી પ્રીતિ, અરે જેટલો દાસભાવ એટલી મહારાજ એના માટે પ્રીતિ રાખતા. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. પહેલાં તો કેટલો દાસભાવ છે એના ઉપરથી નક્કી કરતા, ઓલા મીટર લીટર એમ દાસભાવ. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. જેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, અને હવે દાસપણું અમતું નથી એનું ફળ મળે છે, જેનો દાસભાવ તેનો ભક્તિભાવ જોઈ, દાસપણા એ ભક્તિ છે, દાસપણું એ ભક્તિ છે, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાળ અંતરપણે રાખતા. મારા એના ઉપર દ્રષ્ટિ જ રહે, દાસ ભાવ હોય ને એના પર દ્રષ્ટિ સતત રહે, એના દોષો ટાળવા માટે, એની બીજી બીજી ખામીઓ હોય ટાળવા માટે મહારાજ પોતે એને કહેવું ના પડે, પ્રાર્થના કરી ના પડે. દાસ ભાવ હોય તો મહારાજ સહેજે જ એનામાં પ્રીતિ રાખીને અને એના દોષો ટાળવા માટે યત્ન કરતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાળ અંતરપણે રાખતા. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. દાસનો એમાં જેટલા ઉત્તમ ગુણો વધે એ ભગવાન ચાળ રાખતા, એટલે ધ્યાન રાખતા. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે, ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે, ને કપટ એ વિષ છે. જેનામાં શ્રીજી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. હવે કપટ જરાય હોય ને, માણસ મોડું બગાડે ત્યાગ કરે, ત્યાગ કરે ભગવાન ત્યાગ કરે એટલે કેવું બધું કહેવાય. અને કપટ વિષ છે, જેનામાં શ્રીરી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા, અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. એકદમ ઓપોઝિટ, ઓલાને ત્યાગ કરે અને એમાં ભેટે. સદાનંદ મહારાજનું.

દેખાડ્યું છે, અનુભવ કર્યો છે. દીવો દિનકર આગળે રે, કરવા જાય કોઈ શોભા શી લખાય કાગળે રે, ઉલટી હાંસી હોય. સૂર્યની આગળ કોઈ દીવો ધરે કે કરે તો શું વિષાબમાં. આવી મહારાજની મોટપ જાણતા હોવા છતાં પણ મહારાજ આજે સંતોની ખરેખર અંતર્ગત આંતરિક જે મોટાઈ આંતરવૈભવ છે એ ખુલ્લો કરવા માગતા હતા. એટલે મહારાજે સભામાં જ સંતોને પૂછ્યું કે તમારી વિશેષતા કહો. દરેક સંતોએ પોતપોતાની વિશેષતા કહી, મહારાજે એને માન્ય કરી. યોગી પ્રવર ગોપાળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું કે મહારાજ અનંત કોટી બ્રહ્માંડમાં આપનું ધાર્યું થાય છે, પણ જો હું ધારું તો આપની કૃપાથી મારું ધાર્યું પણ થાય. શબ્દ વચ્ચે મૂક્યો આપની કૃપા, એટલું જ. જો હું ધારું તો અનંત કોટી બ્રહ્માંડમાં મારું ધાર્યું પણ થાય આપની કૃપાથી, એવી મોટપ છે. આ બધી મોટપ હતી, પણ આપણે ગઈકાલે એક પ્રસંગમાં જોયું આ સંતોની મોટપ વિશેષતા એ હતી કે ભગવાન જેવા ગુણ ઐશ્વર્ય સત્તા સામર્થ્ય હોવા છતાં પણ એ દાસ થઈને વર્ત્યા છે, સેવક થઈને વર્ત્યા છે. દાદા ખાચરના ખેડૂતને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ભગવાનપણાનો ભાવ થયો, કારણ કે પાતાળિયા પાણી ઉપર કૂવામાં આપોઆપ આવ્યા. પણ બ્રહ્માનંદ સ્વામીએ એમને કહ્યું કે ભાઈ હું તો દાસ છું અને ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં વિરાજમાન છે. તો આવી રીતે આવા સમર્થ હોવા છતાં પણ હંમેશા સેવક થઈને વર્ત્યા છે એ એમની મોટપ છે. મહારાજની સાથે વિચરણની અંદર ઉત્તર ગુજરાતની અંદર સિદ્ધપુર પાટણમાં જાય છે. સિદ્ધપુર પાટણની અંદર એક ચંદીલાલ શર્મા કરીને બહુ જ વિદ્વાન હતા એ વખતના, અને તેઓ શી પણ પિંગળ શાસ્ત્ર અભ્યાસી હતા. ઉત્તર ગુજરાતની અંદર એ વખતે એવો કોઈ વિદ્વાન નહીં હોય. ચંદીલાલ શર્માની વિદવત્તા સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર, વિશેષ કરીને સિદ્ધપુરની અંદર બ્રહ્મપુરી સમાજની અંદર ખૂબ એની પ્રતિષ્ઠા થયેલી છે. એ ત્યાં પૂજાય છે, એનું માન સન્માન થાય છે. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ત્યાં આગળ જાય છે, એનું માન મોડવા માટે નહીં, પરંતુ સહેજે સહેજે જ ચંદીલાલને જ એવો વિચાર આવ્યો કે મારી સાથે કોઈ પિંગળ શાસ્ત્રીની અંદર શાસ્ત્રાર્થ કરે અથવા તો કોઈ એવું કવિત મને સંભળાવે. બ્રહ્માનંદ સ્વામીને ભગવાનની કૃપાથી આવું બધું સહજ હતું, અને આ પ્રમાણે ત્યાં આગળ જાય છે, સભા ગોઠવાય છે. બ્રહ્માનંદ સ્વામીએ સભામાં પધારી અને ચંદીલાલની આજ્ઞા પ્રમાણે પહેલું કવિત બ્રહ્માનંદ સ્વામીને રજૂ કરવાનું છે. યમકાલંકારની અંદર એમણે એક છંદ બોલી અને સભાને સ્તબ્ધ કરી દીધી. ચંદીલાલને કહ્યું કે આનો અર્થ કરો. ચંદીલાલ શર્મા ખૂબ વિદ્વાન હતા અને પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરીને આવેલા. આગળ મેં કહ્યું હતું ને હું સંસ્કૃત ભણ્યો છું, પણ કેવું મને લાગે એવું ભણ્યા હશે. કોઈ ભણેલું નહીં હોય એટલે એ ભણેલા ગણાતા હશે. ચંદીલાલ શર્માએ ગયા, એમણે કહ્યું મને અર્થ નહીં ફાવે, અને બ્રહ્માનંદ સ્વામી અર્થ કરી બતાવ્યા. સભાની અંદર એમની જીત થઈ. આપણે એક પ્રચલિત છંદ જાણીએ છીએ, જુજલ માહી લકીર પરીસો પરીસો પરીસો પરી હે, જુ મિશ્રી પય માય ભરીસો ભરીસ ભલી કે ભલી કે ભલી કે ભરી હે, દેવલ શીસ ચઢાઈ ધજા કો હલી કે હલી કે હલી કે હલી હે, બ્રહ્મ મુનિ ત્યોહી દેહ કે આયુ ચલી કે ચલી કે ચલી કે ચલી હે. આ યમકાલંકાર એમને સંભળાયો અને ચંદીલાલ શર્માએ આ પ્રમાણે પોતાની વિદવત્તા બ્રહ્માનંદ સ્વામી આગળ એમ કહ્યું કે હું તો કંઈ જ નથી,

બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ કરી અને આવા વિદ્વાન શ્રીજીના આશ્રિત બને છે, મહારાજ પોતે રાજી થાય છે. બ્રહ્માનંદ સ્વામી આવો દિગ્વિજય કરીને આવ્યા તો અંતરમાં એવું નથી કે ભાઈ જોયું મારી વિદ્યા કેવી અને મેં એમને માહાત કર્યો, પરંતુ સામેથી જ આવું આહવાન આવ્યું હતું એટલા માટે જ આ પ્રમાણે ભગવાનની ઈચ્છાથી એમને ભગવાનના આશ્રિત થવાનું નિમિત્ત બન્યા. એમનો એમને આનંદ હતો, પરંતુ આવો મોટો દિગ્વિજય કર્યો, એક મોટા વિદ્વાનને સ્વામિનારાયણના આશ્રિત બનાવ્યા, તો એનું બ્રહ્માનંદ સ્વામીને મનમાં માન નહોતું. આવો પ્રસંગ બને છે સુરતની અંદર. સુરતની અંદર એક બહુ જ પ્રકાંડ વિદ્વાન હતા જેનું નામ મુનિબાવા. ગિરનારની તળેટીની અંદર 25 વર્ષ એમણે મૌન વ્રત પાળેલું છે. એટલા માટે એ મૌની જ રહેતા હતા, હંમેશા મૌન જ રહેતા હતા, એટલે લોકોએ એનું નામ મુનિબાવા પાડ્યું, મૌની બાવા, મૌન રહેવાવાળા, બોલવાનું નહીં. અને આપણે જ્યારે મૌન રહીએ છીએ ને ત્યારે આપણી ઇન્દ્રિયોની શક્તિ વધારે સતેજ બને છે. કોઈ પણ એક ઇન્દ્રિયને જો એના વિષયમાં ન જવા દેવામાં આવે તો બીજી ઇન્દ્રિય એના કરતાં વધારે પાવરધી બને. આપણે સૌ જાણ્યું છે કે જે માણસને આંખો ન હોય ને એ આંગળાથી વધારે કામ કરી શકે. હેલેન કેલરનો પ્રસંગ તો વિશ્વવિખ્યાત છે, પરંતુ બીજા પણ બધા સુરદાસ જે હાર્મોનિયમ વગાડતા હોય કે એવી બીજી ક્રિયાઓ કરતા હોય છે, આંખ દ્વારા ઘણી બધી શક્તિ આપણી સ્રવી જતી હોય છે. તો એવી રીતે મૌન વાણી દ્વારા પણ ઘણી બધી શક્તિ જતી રહે, એટલે જેને સત્ય પ્રિય હિતકર યોગ્ય ઘટે એવું વાણી પાણીની જેમ ન વાપરવી, આ બધા શબ્દો જે વાણી માટે વપરાયા છે. તો મુનિબાવા 25 વર્ષ સુધી મૌન વ્રત પાળેલું છે એટલે મૌની બાવામાંથી મુનિબાવા બન્યું. અને સુરતની અંદર એમણે આશ્રમ સ્થાપેલો છે, 100 વર્ષની ઉંમર થઈ જાય છે. પરંતુ ઔષધનો એટલો બધો, તેઓ ઔષધિના એટલા બધા જાણકાર હતા અને શરીર ઉપર એવો એમના પ્રયોગો કરતા હતા કે જે યૌવન યુવાની હોય એવા જ દેખાતા હતા. એમનું શરીર 100 વર્ષના હોવા છતાં પણ યુવાન જેવું તાજગી ભર્યું દેખાતું હતું. વેદાંતના પ્રખર પંડિત હતા અને યોગાનુયોગ સુરતના જે હૃદયશર કોટવાલ, કોટવાલની એક ડિગ્રી છે ગવર્મેન્ટે અંગ્રેજ સરકારે આપેલી, તો હૃદયશર કોટવાલને મોટી ઉંમર છતાં સંતાન નહોતું અને મૌની બાવાએ આશીર્વાદ આપ્યા એમનાથી એમને ત્યાં દીકરો થયેલો, એટલે સુરતની અંદર સુરતના કોટવાલ હૃદયશરજીને આવો પરચો બતાવ્યો એટલે સમગ્ર સુરત વિસ્તારની અંદર એ ખૂબ ખ્યાતનામ પંડિત, ખ્યાતનામ ગુરુ મુનિબાવા વેદાંતિ આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને મુનિબાવાની પાસે વેદાંત ભણવા માટે મોકલ્યા. આમ તો બધું ભણીને જ આવેલા છે, પણ ભગવાન ભણવા માટે મોકલે કે કંઈ પણ આવું કારણ હોય ત્યારે એક કાંકરે બે પક્ષી, કંઈક વિશિષ્ટ કાર્ય થવાનું હોય. સૌથી અઘરું કામ એ હતું કે મુનિબાવાને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્વેષ હતો. ભગવાન કરતાં એવો પોતે નિરાકારી વેદાંતી પ્રખર વિદ્વાન હતો અને તેઓ એવું માનતા હતા દ્રઢપણે કે કળિયુગની અંદર ભગવાન હોય જ નહીં, ભગવાન થઈ ગયા એને વિશે પણ એમને શંકા હતી. તો અત્યારે કંઈ નિરાકારને માનતા, સાકારને નહોતા માનતા. ભગવાન હોય પણ આકાશની અંદર, નીચે ન હોય, અવતરે નહીં, ઉપર રહે, આવી રીતે માનવાવાળા હતા. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પૃથ્વી ઉપર ભગવાન વિચરે છે એ વાત એમના કાને આવેલી, પરંતુ એ નકારી કાઢતા, એમને વિશે એમનું મન માનતું નહોતું. અને ખરેખર આવા પ્રકાંડ વિદ્વાન હોય જ્યાં સુધી એમને કોઈ એવો અનુભવ ન થાય, અને બીજી બાજુ આવી રીતે આટલું બધું માન સન્માન મળતું હોય એટલે પણ એનું પોષણ થતું રહે. એવું પણ કહેવાય છે કે એ વખતે સુરતની અંદર અંગ્રેજોએ કોઠી નાખેલી, કેટલાક અંગ્રેજ અમલદારો તૂટ્યું ફૂટ્યું હિન્દી સમજતા હતા અને મુનિબાવાની સભામાં આવીને બેસતા. એક અંગ્રેજ ધોળિયાઓ એમની સભામાં આવીને બેસે ને એટલે એને પાછો કાંટો ઓર ચડે, એનું માન વધે. તો આવા જે મુનિબાવા છે, સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને એમની પાસે વિદ્યા ભણવા માટે મોકલ્યા. મુનિબાવાને ત્યાં કોઈ બાવો જાય ને તો એની ચપટીમાં એક સહજમાં પરીક્ષા થઈ જતી
અને એમાં જો સ્વામિનારાયણના સાધુ આવા નિયમથી ત્યાં રહેવું એ બહુ જ અઘરું હતું, કપરું કામ હતું. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ સુરત જાય છે, બે ત્રણ દિવસ સુરતની અંદર આ પ્રમાણે રહી અને સહેજ એણે બહારથી અભ્યાસ કર્યો કે મુનિ બાવાનો આશ્રમ ક્યાં છે, આશ્રમ કેવો છે, આશ્રમમાં કોણ આવે જાય છે, આશ્રમની સવારથી સાંજ સુધીની દિનચર્યા શું છે, બધું જ એમણે જાણી લીધું. અને જાણ્યા પછી આ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી સાદા વેશની અંદર, એટલે કે સાધુના જ વેશમાં પણ સાદાઈથી સભાની અંદર જેમ બધા શ્રોતાજનો બેસે એવી રીતે એક દિવસ જઈને બેઠા. મુનિ બાવાએ જે વાત કરી એ સાંભળી બીજે દિવસ ત્રીજે ત્રણેક દિવસ સુધી એવી રીતે સભામાં બેઠા. વક્તા તરીકે મુનિ બાવા જ્યારે વાત કરતા હોય ત્યારે સભામાં બેઠેલા સૌની તરફ એમની જે આંખો ફરતી આઈ કોન્ટેક્ટ, સભામાં બેઠેલા શ્રોતાઓ તરફ વક્તાની આંખ ફરવી જોઈએ, ફરતી હતી એ પ્રમાણે એમણે બ્રહ્માનંદ સ્વામીને પણ જોયા. પહેલે દિવસ, બીજે દિવસ, ત્રીજે દિવસ જોયા એટલે એમ થયું કે ઓર્ડિનરી શ્રોતા તરીકે સભામાં કોઈ આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે સભા પૂરી થઈ, સૌ નજીક આવી દર્શન કરતા ત્યારે બ્રહ્માનંદ સ્વામી નજીક પણ આવ્યા, ચાર ચક્ષુ ભેગા થયા. અને પછી આ પ્રમાણે પાંચમે દિવસે આવીને એમણે કહ્યું કે મારે આપણી પાસેથી થોડી વિદ્યા શીખવી છે. એટલે જે રીતે ત્રણ ચાર દિવસનો સહવાસ થયો તો એમાંથી એમણે કહ્યું કે જરૂર હું તમને શીખવાડીશ. બ્રહ્માનંદ સ્વામી કહ્યું હું સ્વયં પાકી છું, મારા હાથે જ રસોઈ બનાવીને એક ટાઈમ જમું છું, એટલે મારે રહેવાની એ બધી વ્યવસ્થા હું મારી હાથે કરી લઈશ, પણ આપ જે સમયે કહો, જો વિશેષ કરીને સાંજના સમયે કહેશો તો મને વધારે અનુકૂળ આવશે, કારણ કે દિવસ દરમિયાન મારે ભિક્ષા માગી રસોઈ બનાવી જમવાનું વગેરે હોય તો આપની જો અનુકૂળતા હોય. બ્રહ્માનંદ સ્વામીની વાણી, વિનય, વિવેક એવો હતો કે મુનિ બાવાને કશું બોલવાનું રહેતું જ નથી. એમના શરીરનો સૌષ્ઠવ બાંધો પણ એવો હતો, બધી જ રીતે મુનિ બાવાને પ્રથમ દ્રષ્ટિએ જ એમણે કોઈ પણ પ્રકારની આનાકાની વગર એમને વિદ્યા ભણાવવાની હા પાડી. અને પછી બ્રહ્માનંદ સ્વામી એમની પાસે વિદ્યા ભણતા જાય છે, જે કંઈ ભણાવે એ પહેલા પાઠે પહેલી જ વારે બધું જ કંઠસ્થ થઈ જાય. બીજી પણ કેટલીક રીતે બ્રહ્માનંદ સ્વામી વિશેષ નિપુણતા, જે આપણે બધી વાત જાણી, ધીરે ધીરે બધી એની કળાઓ આશ્રમની અંદર આ પ્રમાણે પીરસતા જાય છે. અને એક સમય એવો આવીને ઉભો રહ્યો કે મુનિ બાવાના અંતરની અંદર થયું કે મારી 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે, મારે ત્યાં કોઈ શિષ્ય નથી, તો મારી ગાદીનો વારસદાર, મારા ઉત્તરાધિકારી તરીકે જો કોઈ યોગ્ય હોય તો આ બ્રહ્માનંદ છે. હજી સુધી એમણે સ્વામિનારાયણ ભગવાનની, પ્રગટ ભગવાનની વાત કરી નથી, પણ એવું હેતપ્રીત કરી, એવી એમની સાથે આત્મીયતા કેળવી લીધી કે એના અંતરમાંથી સામેથી એવો વિચાર ઉત્પન્ન થયો કે મારા ઉત્તરાધિકારી તરીકે આ શિષ્ય યોગ્ય છે. અને ધીરે ધીરે એમના આશ્રમનો કારભાર બ્રહ્માનંદ સ્વામીને સોંપતા ગયા. હવે તો એમના ઉપર એવું અસાધારણ હેત થઈ ગયું છે કે એમણે કહ્યું કે તમે બારે ભિક્ષા માગીને જમો એ યોગ્ય નથી, અહીંયા જ રહો. અને પછી એમના આશ્રમમાં જ રહેવાનું થાય છે, ત્યાં જ જમવાનું થાય છે. અને એમ કરતાં કરતાં ભગવાનની સાકાર નિરાકારની વાતોમાં વળગે છે અને બ્રહ્માનંદ સ્વામી એને નિરાકારમાંથી સાકારવાદ ઉપર લાવી દે છે. સાકારની એને સાબિતી થાય છે અને એ કન્વિન્સ થઈ જાય છે કે ના, ભગવાન સાકાર હોય, ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. એટલે સુધી જ્યારે એ તૈયાર થયા પછી ધીરે ધીરે ધીરે વાત કરતાં કરતાં ભગવાન સાકાર હોય એટલું જ નહીં પણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય, અને અત્યારે પ્રગટ છે ત્યાં સુધી લાવ્યા. અને ત્યાંથી લાવ્યા કે અત્યારે સ્વામિનારાયણ સ્વરૂપે સૌરાષ્ટ્રની અંદર ગઢડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. મુનિ બાવા બ્રહ્માનંદ સ્વામીના સ્વરૂપની અંદર એવા ખેંચાઈ ગયા છે કે હવે એનાથી બીજું બોલાય એવું રહ્યું જ નથી. સમય એવો આવે છે કે ગઢપુર મહારાજના દર્શન કરવા માટે પણ તૈયાર થાય છે. બ્રહ્માનંદ સ્વામી એમને સમજાવી અને મહારાજના દર્શન કરવા માટે ગઢપુર લાવે છે. ભગવાન છે ને મસ્ત જાતિ, ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે, સર્વતંત્ર સ્વતંત્ર કહેવાય, એ કોઈના બંધનમાં આવે નહીં. બ્રહ્માનંદ સ્વામી આવું સમજાવીને પ્રખર વેદાંતી મુનિ બાવાને ગઢડા દર્શન કરવા માટે લાવે છે. દાદાના દરબારમાં લીમતરુ નીચે મહારાજ વિરાજમાન છે.
અને મુનિ બાવા આવ્યા. અગાઉથી મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી બધાને કહી રાખેલું એ પ્રમાણે અન્ય સંતો પણ આવા પ્રખર વેદાંતી મુનિ બાવાને બ્રહ્માનંદ સ્વામી મહારાજના શિષ્ય બનાવી દે છે એ સાંભળીને ખૂબ રાજી છે. ને એ જ્યારે ગઢડા આવે છે ત્યારે એના માન સન્માનની પણ બધી તૈયારી કરે છે. કદાચ મહારાજે પણ કરાવી હશે, પણ અત્યારે આ ઘડીએ મહારાજે એક ચરિત્ર કર્યું અને એ ચરિત્ર મુનિ બાવા કરતાં બ્રહ્માનંદ સ્વામી માટે વધારે કઠણ છે, આપણે બધાએ પણ સમજવા જેવું છે. મુનિ બાવા મહારાજના દર્શન કરવા માટે આવે છે અને બ્રહ્માનંદ સ્વામી એમની ઓળખાણ આપે છે, મહારાજ આ મુનિ બાવા આપના દર્શન કરી રહ્યા છે. મહારાજ બીજા કોઈ સામાન્ય કરીમ ભગત જેવા ઓર્ડિનરી માણસની સાથે વાત કરતા હતા, મહારાજે વાત ચાલુ રાખી. બ્રહ્માનંદ સ્વામી બીજી વાર કહ્યું કે આ સુરતના મુનિ બાવા આપના દર્શન કરી રહ્યા છે. મહારાજે એની સામે ના જોયું, એને કોઈ આવકાર ન આપ્યો, આદર ન આપ્યો, કોઈ પણ પ્રકારના ભાવ પ્રતિભાવ એમની સામે બતા જોયું જ નહીં, એમની સામે જ ના જોયું. બ્રહ્માનંદ સ્વામી હવે તો સમજી જાય છે કે ભગવાનને કંઈ બે ત્રણ વાર કહેવાની જરૂર નથી, એટલું કંઈ વધારે માણસ પણ ત્યાં હતું નહીં. મુનિ બાવા સમજી જાય છે અને એને હાડોહાડ અપમાન લાગે છે. એટલે આ ભગવાન આની જે વાત કરતા હે, જેના જીવનની અંદર સામાન્ય વિવેક પણ નથી, કોઈ માણસ એમની સામે આવીને ઊભો રહે ને તો બીજા માણસની સાથે વાતચીત કરતો હોય ને તો એ બીજા વ્યક્તિને કેવી રીતે રોકી રાખવો, બીજી રાખવો ને, એ પણ એક કળા છે. પણ આમણે તો મારી સામે જોયું નહીં, બોલાવ્યા નહીં, કશું કોઈ ધ્યાન આપતા નથી, આમાં કોઈ ભગવાન જેવું કશું લાગતું નથી. મહારાજે પણ પોતાનું વ્યક્તિત્વ એવું બતાવ્યું હશે કે એમને સાવ સામાન્ય વ્યક્તિ જેવા લાગ્યા. એક સાધારણ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પહેલી નજરે મુનિ બાવાને જે ભાવ પ્રતિભાવ પડ્યો હતો એવો મહારાજ પ્રત્યે પણ ન થયો અને મહારાજને એની પડી પણ નહોતી. એટલે મહારાજે કોઈ આદર આવકાર કશું આપ્યું નહીં. સભા તો પૂરી થઈ ગઈ હતી, મુનિ બાવાને બ્રહ્માનંદ સ્વામી મળ્યા. મુનિ બાવા કે ચાલો સ્વામીજી ગાડા તૈયાર કરો, મારે અત્યારે ને અત્યારે જવું છે, અહીંયા મારે રોકાવું નથી. બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે એકાંતમાં હજી મળ્યા નથી, મળી શકાય એવો ટાઈમે રહ્યો નથી, પણ મનની અંદર મૂંઝાય છે, વિચારે છે કે મહારાજે આવું ચરિત્ર કેમ કર્યું. આપણે થોડોક વચ્ચે સમજી લઈએ આપણા માટે કે આપણે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને સત્સંગ કરાવ્યો હોય અને પછી એમને બાપાની પાસે આપણે લઈ જઈએ, સ્વામીશ્રી કોણ છે, એમનું કાર્ય શું છે, બધી જબરજસ્ત વાત કરી હોય અને વાતથી વ્યક્તિ પ્રભાવિત થયો હોય અને સ્વામીશ્રી પાસે લઈ જઈએ, સ્વામીજી એને બોલાવે નહીં, માથે હાથ મૂકે નહીં, પ્રસાદ આપે નહીં, કોઈ ભાવ પ્રતિભાવ કશું જણાવે જ નહીં, એટલું જ નહીં પણ બીજાની સાથે રસથી વાત કરતા હોય, બે ત્રણ વાર આપણે ઓળખાણ આપીએ ને એની સામે ન જુએ ને, ત્યારે સાથેની વ્યક્તિનો તો જે થવું હોય થાય પણ આપણને મનમાં થઈ જાય કે ભારે કરીને આપણને આપણી પ્રેસ્ટીજની આપણો સવાલ આવીને ઊભો રહે કે મેં આટલી બધી વાત કરીને બાપાએ તો બહુ મનુષ્ય ચરિત્ર કર્યું, જો આપણું ચાલે ને તો પણ આપણું શું ચાલે. આપણને મનુષ્ય ભાવ આવે, સત્પુરુષને વિશે મનુષ્યપણાની બુદ્ધિ આવે, અભાવ પણ આવે. બ્રહ્માનંદ સ્વામીને આવો પ્રસંગ બને છે અને મુનિ બાવા કહે છે કે મારે રોકાવું જ નથી, મારે અત્યારે અત્યારે જવું છે. બ્રહ્માનંદ સ્વામી થોડા શાંત પાડે છે કે અત્યારે સાંજનો સમય છે, કાલે સવારે જરૂર આપણે જઈશું, જીવા ખાચરના દરબારમાં ઉતારો છે એમાં પણ. જીવા બાપુએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યા પ્રમાણે એની બધી વ્યવસ્થા આ તે કરી છે, પરંતુ એકવાર જ્યારે મન ખાટું થઈ જાય અને મનની અંદર જ્યારે આવી શંકા કુશંકા મનની અંદર તિરાડ પડે ને, પછી બહારની કોઈ આગતા સ્વાગતા અપમાન જે માણસનું થયું હોય ને એને સન્માન અડે નહીં. એટલે મુનિ બાવાને જે કંઈ જીવા ખાચર સન્માન કરે છે કે આવકાર આદર આપે છે, પણ એ આવકાર આદરને એ ગણતા જ નથી, કારણ કે એમના તરફથી એમને અપેક્ષા જ નહોતી. એમને અપેક્ષા હતી સ્વામિનારાયણના દર્શન કરવાની, સ્વામિનારાયણ એમને બોલાવે, એમની ઓળખાણ થાય, અથવા તો હું કોણ છું એ પણ જાણે, પરંતુ એવું તો કશું બન્યું જ નહીં.
ગમે તેમ કરીને સવાર પડી. મુનિ બાબાને સવાર પણ લાંબી પડી, કારણ કે કંટાળો આવ્યો છે. અને સવાર થતાં બ્રહ્માનંદ સ્વામી બહુ જ વિનંતી કરી, એકવાર ફરીથી આપણે સ્વામિનારાયણ ભગવાનને મળતા જાય, કે સ્વામિનારાયણ ભગવાન મારે મળવું ને, તમારે મળવું હોય તો મળો, અને તમારે અહીં રોકાવવું હોય તો રોકાવ, હું જાઉં છું. બ્રહ્માનંદ સ્વામી બહુ વિનંતી કરી અને દાદાના દરબારમાં લઈ ગયા. દાદાના દરબારમાં તો નિત્ય સભા થતી,

સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા, સવાર સાંજ બપોર ત્રણેય ભગવાનના ચરિત્રોની કથા થાય. દાદાના દરબારમાં સવારની કથાની તૈયારી થઈ રહી છે અને કથાની તૈયારીથી તો ગાદી તકિયા પાટ બધે બિછાવી રહ્યા છે. એમાં ભગુજી એક બહુ જ મોટો તકિયો, મહારાજ ગાદી ઉપર બેસતા ને પાછળ સારી રીતે ઓઠિંગણ દઈ શકાય, સારી રીતે ટેકો દઈ શકાય એવો મોટો તકિયો, એવું કહે એક મણ ભારનો આવો મોટો તકિયો આમ ઉચકી અને ખભે ઉચકીને આવતા હતા. અને આ બાજુ મુનિ બાવા અને બ્રહ્માનંદ સ્વામીનો સભામાં પ્રવેશ થયો. મહારાજે ભગુજીના કાંધ ઉપર મોટો મણ ભારનો જે તકિયો છે એ લઈ અને પોતાની જમણી આંગળી ઉપર, જેમ શ્રીકૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું ને, એવી રીતે જમણી આંગળી ઉપર આમ તકિયો લઈ આમ ફેરવી અને આમ ફેંક્યો ને, તો જે જગ્યાએ ગાદી ઉપર તકિયો મૂકવાનો હોય, ગોઠવવાનો હોય ને, એવી રીતે ત્યાં ગોઠવાઈ ગયો. અને મુનિ બાવાએ આ ચરિત્ર જોયું, ભગવાને એના ઉપર કંઈક દ્રષ્ટિ કરવી હશે કરી, તો આખું એક જ આટલા નાના ચરિત્રની અંદર એનું પરિવર્તન થઈ ગયું. અને એમને મનમાં થાય છે કે નહીં, સ્વામિનારાયણ ભગવાન ખરા, બાકી આવું થઈ શકે નહીં. એક તકિયો આમ ફેરવીને મૂકી દીધો, એમાં એને પાછો ભગવાનપણાનો ભાવ થયો. અને પછી તો બ્રહ્માનંદ સ્વામી એટલે આ મુનિ બાવા પણ ત્યાં રોકાય છે. મહારાજ પણ ગઈકાલે જે ચરિત્ર કર્યું એ વાત આખી જુદી હતી, આજે જે ચરિત્ર કર્યું ને એ જુદી વાત છે. ગઈકાલે જે ચરિત્ર કર્યું એમાં પ્રસંગ એવો દેખાય કે મહારાજે મુનિ બાવા પ્રત્યે અણગમો બતાવ્યો, પણ વાસ્તવિકમાં આ પરીક્ષા મુનિ બાવાની નથી, આ પરીક્ષા બ્રહ્માનંદ સ્વામીની છે. બ્રહ્માનંદ સ્વામી એમને સત્સંગ કરાવીને લાવ્યા છે ને, બ્રહ્માનંદ સ્વામીને પણ મુનિ બાવા પ્રત્યેનો જે એમ થોડોક માન હતું કે આવા મોટાને મેં સત્સંગી કર્યા અને આવા મોટા જે પાડ્યા મહંતને ગોળવી જો, એ બધાને જે એમ મેં બોલા કરી દીધા, તો એ જે સૂક્ષ્મ ભાવ હોય એ ભાવની નાબૂદી માટે મહારાજે આખું ગઈકાલે ચરિત્ર કર્યું. ચરિત્ર એવું જ દેખાય કે મહારાજે મુનિ બાવાને રિસ્પોન્સ ન આપ્યો, બોલાવ્યા નહીં, એની સામે ન જોયું, પણ મુનિ બાવાને તો જેટલું લાગવું હોય એટલું લાગ્યું હશે, એના કરતાં વધારે કોને લાગે, સત્સંગ કરાવવાવાળાને. જેણે જેને સત્સંગ કરાવ્યો હોય અને એ વ્યક્તિનું જ્યારે આવું થાય ને ત્યારે એને વધારે લાગી આવે. પણ આનંદની વાત એ હતી કે બ્રહ્માનંદ સ્વામીના મનની અંદર રંજ માત્ર પણ શંકા કે સંશય થયો નથી. એને ખબર છે કે ભગવાન તો અલમસ્ત જાતિ કહેવાય, એ તો ઈચ્છા આવે એમ કરે અને ગમે તેવા ચરિત્ર કરી શકે કરે, એમાં એને ભગવાનપણાનો લેશ માત્ર ભાવ ફેર થયો નહોતો. મહારાજ બ્રહ્માનંદ સ્વામીની આ પરીક્ષાથી અત્યંત રાજી થાય છે. એકવાર એવું બને છે કે ભાવનગર રાજ્યની અંદર એક રૂપાભાઈ કરીને રજપૂત હતા અને મૂળ તો એ ધાંગધ્રાના કીડી ગામના, પરંતુ ભાવનગર રાજ્યની અંદર નોકરી કરતા હતા અને નોકરીની અંદર એમને અમુક પ્રકારનો જે પગાર મળતો હોય એનાથી પોતાનું ગુજરાન ચાલતું હતું. એકવાર એવું બને છે કે વજેસિંહ બાપુને ત્યાં ડાયરો જામેલો છે અને એ ડાયરાની અંદર બધાને દારૂની પ્યાલી વેચાતી હોય એ પ્રમાણે વેચાતી વેચાતી રૂપાભાઈ પાસે પણ આવી. રૂપાભાઈએ દારૂ પીવાની ના પાડી, એટલે જે ખવાસ દારૂ પીરસવાવાળા હોય ને, બધું લો કાસ્ટના નીચે વેલાના, એણે જઈને બાપુને ફરિયાદ કરી કે તમારું અપમાન કરે છે, ના પાડે છે. રૂપાભાઈને વજેસિંહ બાપુનું અપમાન કરવાની કોઈ વાત જ નહોતી, પોતાના નિયમ ધર્મ પાળવા માટેની જ વાત હતી. અને એને વિનયપૂર્વક પહેલાં ખવાસને કહેલું કે હું દારૂ નહીં પી શકું, મારો નિયમ છે. પરંતુ આ ખવાસે જરા મીઠું મરચું ભભરાવીને વાત કરી એટલે વજેસિંહ બાપુને અપમાન લાગ્યું અને વજેસિંહ બાપુએ આ પ્રમાણે પેલા રૂપાભાઈને પોતાના રાજ્યમાંથી નાબૂદ કરી દીધા. એનું જે વર્ષાસન હતું એનો જે પગાર હતો એ પણ બંધ કરી દેવામાં આવ્યો. એટલે રૂપાભાઈને થોડું ઓછું આવ્યું, કારણ કે બિચારો ગરીબ માણસ, આજીવિકાનું સાધન એનું બંધ થયું, એટલે મૂંઝાયા. ભાવનગરથી તેઓ પોતાના વતન ધાંગધ્રા જતા હતા, રસ્તામાં ગઢડા ગામ આવ્યું. મહારાજ ત્યાં વિરાજમાન છે. મહારાજ અંતર્યામીપણે રૂપાભાઈનો આખો પ્રસંગ જાણી જાય છે. એ સમયે મહારાજે સભામાં બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, કોઈ હરિભક્તને દેશકાળ આવ્યા હોય, મુશ્કેલી થઈ હોય, મૂંઝવણ થઈ હોય,
એ સમયે એને હિંમત આવે, એને કંઈક બળ રહે, એ ટકી રહે એવું એક પદ સંભળાવો. બ્રહ્માનંદ સ્વામી એ વખતે એક શીઘ્ર રચના, મહારાજની આજ્ઞાથી તરત જ એક કીર્તન બનાવ્યું. ચાર પદનું આ ચોસર છે. અને એ કીર્તન જેવું સાંભળ્યું, રૂપાયભાઈના અંતરની અંદર એકદમ શાંતિ થઈ ગઈ, એમને હિંમત આવી ગઈ અને એ પાછા પૂર્વવત બની ગયા. ભગવાનની ઈચ્છાથી ભલે નોકરી છૂટી ગઈ, પરંતુ મારો નિયમ પળાયો છે ને એનો એમને આનંદ. પહેલો તો નિયમ પળાયો હતો, છતાં પણ એ પોતે દુઃખી થઈ ગયા હતા. અને જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું આ પદ સાંભળ્યું એટલે એના અંતરની અંદર અત્યંત શાંતિ થઈ ગઈ. અને એને થયું કે ભાઈ, ભગવાન આ પ્રમાણે મેં નિયમ પાડ્યો એનાથી વિશેષ રાજી છે, અને દેહની રક્ષા તો ભગવાન ગમે ત્યારે કરશે. કીર્તનના શબ્દો છે, હરી

કે જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી, પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા પાછા ન વળે રે, કોઈ નાતે ન રે ચાલ્યા આમાં સામા રે ઉડે ભાલા, અણિયાળા તે અવસરમાં રે રે રાજી તે મતવાલા. ગમે તેવી બહારની અથવા આંતરની લડાઈ હોય ને, ભગવાનનો ભક્ત હોય ને એ કોઈ દિવસ પાછો પડે. કેસરી સિંહને રે જેમ શંખ મિલે નહીં વન મનમાં, એકાએકી રે વિચરે નિર્ભય થઈ વનમાં. આપણે તો કેસરી બાળ ભગવાનનો જેને આશરો થયો, અદ્ભુત સુરાતનવાળા આ ચાર પદ સાંભળ્યા અને રૂપાભાઈના અંતરમાં એકદમ શાંતિ શાંતિ થઈ ગઈ. મહારાજે પછી કહેલું આ પદો સાંભળીને કે જ્યારે કોઈ સત્સંગીને આપતકાળ આવે, કોઈ મૂંઝવણ કે મુશ્કેલી થાય, ત્યારે બ્રહ્માનંદ સ્વામીના આ કીર્તન ગાશે તો એનો આપત્તિ દૂર દુઃખ દૂર થઈ જશે. એકવાર એક સંતને પણ ઘાટ સંકલ્પ થાય, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હાથે દીક્ષા લીધેલી છે, છતાં પણ અવસ્થાના સંજોગોવત એને પણ અંતરની અંદર આવી રીતે સંકલ્પ વિકલ્પનો મંદવાડ થાય છે. એ સમયની વિશે મહારાજ કહે છે કે બ્રહ્માનંદ સ્વામીના આ પદ છે ને એ તમે બોલો, અને એ પદ બોલવાથી એમના અંતરની અંદર પણ શાંતિ થઈ જાય છે, એના વિચાર અને વિકાર ટળી જાય છે. બ્રહ્માનંદ સ્વામીના પદોની અંદર આવું દૈવત હતું એ વખતનું, એ મહારાજનું બનાવેલું આ આજ્ઞાથી બનાવેલું કીર્તન છે. બને છે એવું કે શ્રીજી મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી આ રીતે મહારાજની સાથે ફરતા ગામડે ફરતા હતા, પરંતુ જ્યારે વરતાલનું મંદિર બનવાનું થયું ત્યારે એ વરતાલ મંદિરમાં મુખ્ય સંત તરીકે મહારાજે બ્રહ્માનંદ સ્વામીની નિયુક્તિ કરી. તેઓ શ્રી જ્યારે ભુજમાં ભણતા હતા ત્યારે રજાના દિવસે ભુજની અંદર જે કોઈ મંદિરો હતા ને મંદિરો જોવા જતા, અને ખાણ ગામની અંદર પણ આગળ આજુબાજુ દેલવાડાના દેરા અને એ બધા ગિરનારના પણ મંદિરો એમણે જોયેલા. એ વખતથી જ એમના અંતરની અંદર આવી બધી કળાઓ ભગવાનની કૃપાથી સહેજે હસ્તાગત હતી. મહારાજ એને વરતાલ મંદિરના કામ માટે મોકલે છે, એવું કહેવાય છે ફક્ત 13 રૂપિયા લઈ અને બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા અને કહ્યું કે વરતાલની અંદર જોબેન પગેની ખાસ ઈચ્છા છે, અને એ લોકોએ ત્યાં મંદિર માટે ઈંટો વગેરે બનાવી રાખી છે, બાજુમાં ઈંટવાડો કર્યો છે, અને આવી રીતે માલ મટીરિયલ બધું તૈયાર છે, તમે ત્યાં આગળ જાઓ અને એક દેરાનું નાનું મંદિર કરજો. બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ ગયા, જે રીતે જગ્યાની પસંદગી થઈ હતી એ બધું જોતાં એમણે લાગ્યું કે એક દેરાનું નાનું મંદિર શોભે નહીં, એટલે એમણે પોતાની રીતે જ ત્યાં ગયા, પછી મંદિરનો આખો પ્લાન નકશો બદલો અને મંદિર 3 શિખરનું મોટું થાય એવો એમણે પ્લાન કર્યો. આખા મંદિરને તૈયાર થવા માટે અને કમ્પાઉન્ડ વોલ પણ થઈ જાય એવી જે 9 લાખ ઈંટો હતી એ બધી ઈંટો એમણે ફક્ત પાયો ખોદ્યો અને પાયાની અંદર જ વાપરી નાખી, ઈંટો બધી ખલાસ થઈ ગઈ. અને 13 રૂપિયા લેવા તે તો ક્યારના પૂરા થઈ ગયા હોય. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો કે તમે જે આપેલી ખર્ચી એટલે કે રકમ હતી એ તો પૂરી થઈ ગઈ છે અને ઈંટો પૂરી થઈ ગઈ છે, હવે શું કરવું, થોડીક બીજી વ્યવસ્થા કરો. મહારાજે આ વાત જાણીને પછી મહારાજે જવાબ લખ્યો, અપની પહોંચ વિચાર કે, આપણી જેટલી શક્તિ હોય ને એટલું આપણે કામ કરવાનું હોય, પણ શક્તિથી વધારે કંઈ કામ કરવાનું હોય નહીં. અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ જૈસી લાંબી સોડ. તમારી જેટલી પહોંચ આપણી હોય ને એટલું આપણે કામ કરીએ, બહુ લાંબુ પોળું કરવાની જરૂર નહીં. આવી ચિઠ્ઠી લખીને બ્રહ્માનંદ સ્વામીને મોકલી, અને પછી ધનની તો કોઈ વ્યવસ્થા કરી જ નહીં. આવી રીતે જ્યારે ખેપ્યો કાગળ લઈને આવ્યો ને બ્રહ્માનંદ સ્વામીએ જોયું, અને મહારાજે તો આવી રીતે નાનું મંદિર કરવાનું કહ્યું છે, અને જે ખેપ્યો હતો એણે સમાચાર આપ્યા કે મહારાજે કહ્યું કે આપણી પાસે કોઈ પૈસાની વ્યવસ્થા નથી, આપણી પાસે ધન જ ક્યાં છે તો આટલું મોટું કાર્ય આરંભ્યું. બ્રહ્માનંદ સ્વામીએ ફરીથી એક કાગળ લખીને મોકલ્યો કે મહારાજ આપણી પાસે ધન નથી એવું તમે કહો છો, તેવું કેમ, કેવી રીતે બને. બહુ સરસ લખ્યું છે, આ એમની પ્રત્યક્ષપણાની પ્રતીતિ છે કે ભગવાન હોય ને ત્યાં બધું જ છે. રે શ્યામ તમે સાચું નાણું એ બોલવાનું જ નથી, પણ અંતરથી અનુભવવાનું છે, અને અત્યારે તો અનુભવીએ પણ એવો પ્રસંગ હોય એવા સમયે પણ આપણને એવી પ્રતીતિ રહે
એ આ પ્રસંગથી સમજાવે છે. બ્રહ્માનંદ સ્વામી લખીને મોકલ્યું કે સાહેબ, સરીખા શેઠિયા બસે નગદ કી માય, તાકું ધનકી કહા કમી જાકી હુંડી ચલે નવખંડ માય. નરસિંહ મહેતાને ત્યાં જૂનાગઢની અંદર દ્વારકા જવાવાળો એક સંઘ આવે છે અને જૂનાગઢની ચોરે કોઈ નાગર બ્રાહ્મણો બેઠેલા ને એને પેલા આગંતુક સંઘવાળાએ પૂછ્યું કે આ ગામમાં કોઈની હુંડી ચાલે છે? અમારે કે દ્વારકા જવું છે. ને એ વખતે જૂનાગઢથી દ્વારકા જતા રસ્તાની અંદર વિકટ વન બધું જંગલ આવે ને, ચોર લોટારાનો ડર રહેતો, એટલે સાથે રોકડ રકમ હોય કોઈ ચોરી લે એ હેતુથી એમણે પૂછ્યું કે અહીંયા કોઈની હુંડી ચાલે છે? તો નાગર બ્રાહ્મણોએ કહ્યું કે અહીંયા હુંડી ચાલે છે. કોને? તો કે જાઓ સામે જાઓ, નરસિંહ મહેતાનું ઘર છે ને, એ મહેતાની હુંડી ચાલે છે. ઠેકડી મસ્કરી કરવા માટે મહેતાનું ઘર બતાવ્યું હતું. અને નરસિંહ મહેતાને ત્યાં જ્યારે આવ્યા ત્યારે મહેતાને પૂછ્યું કે અહીંયા તમારી હુંડી ચાલે? તો કે હા. તો કે ક્યાં ચાલે? તો કે અમારે તો નવખંડ ધરતીમાં બધી જગ્યાએ અમારી બ્રાન્ચ છે. તો કે દ્વારકામાં કોઈ તમારી શાખા ખરી? તો કે હા, દ્વારકામાં તો ખરી. તો કે અમારા આ 700 રૂપિયા છે, અમે તમને આપીએ છીએ અને અમને ત્યાં દ્વારકા મળે એવું તમે કરી બતાવો. તો કે લાવો. આ પડાવી લેવા માટે નહોતા લીધા એને, કે એ લોકો જાય પછી ત્યાં કોણ પૂછવાના છે. અને જૂનાગઢથી દ્વારકા ચાલતા ચાલતો સંઘ ગયો હોય અને 700 રૂપિયા લેવા પાછો અહીં આવશે અને આવે ત્યારે હું ઘરે હઈશ, એવી કોઈ ભાવનાથી નહોતા લીધા. પણ મારી હુંડી ભગવાનની હુંડી ક્યાં નથી ચાલતી એવા ભાવથી એમણે એ રૂપિયા લીધા. અને પછી સંઘ તો ગયો અને એમણે કહ્યું કે તમે ચિઠ્ઠી લખી આપો તમારે, અમે જ્યાં તમારી જે શાખા છે ને ત્યાં. નરસિંહ મહેતાએ કંઈક ચિઠ્ઠી લખી આપી હશે, કેવો કાગળ ને લેટર પહેરે છે, લખી આપ્યું હશે. સંઘને પણ એવો વિશ્વાસ લઈને ગયા. અને આ બાજુ તો નરસિંહ મહેતાને પૈસા આપ્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ તો કોઈ લોકો મારા ઘરે પૈસા મૂકીને જતા રહ્યા. એને પાછળ તપાસ કરી પણ સંઘ તો ચાલી ગયેલો. હવે શું કરવું? બસ ભગવાનને એણે પ્રાર્થના કરી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળયાને હાથ રે શામળા ગીરધારી. આવી ભગવાનને અંતરથી પ્રાર્થના કરી અને સંઘ જ્યારે દ્વારકા પહોંચ્યો ને ત્યારે દ્વારકાના શાખાનગરની અંદર શામળશા શેઠની પેઢી, અહીંયા પણ એમણે લખ્યું હતું કે મારી પેઢી શામળશા શેઠના નામની છે, તો ત્યાં શામળશા શેઠની પેઢી નામનું બોર્ડ એમણે વંચાયું અને એમનું કામ થયું. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને લખ્યું કે સાહેબ, સરીખા શેઠિયા બસે નગદ કી માય, તાકુ ધનકી કા કમી જાકી હુંડી ચલે નવખંડ માય. નવખંડ ધરતીમાં તમારી બોલબાલા છે અને તમારે પૈસાની શું કમી હોય? આવી રીતે બ્રહ્માનંદ સ્વામીને લખી આપ્યું. મહારાજ જાણ્યું કે બ્રહ્માનંદ સ્વામીએ જે રીતે મંદિરનો પ્રારંભ કર્યો છે બરાબર યથાયોગ્ય છે. મહારાજના આશીર્વાદથી, બ્રહ્માનંદ સ્વામીની કળા કુશળતાથી, ત્યાંના સ્થાનિક ભક્તોના સાથ સહકારથી જોતજોતામાં આખું મંદિર તૈયાર થયું. પ્રતિષ્ઠા માટેનો સમય નક્કી થાય છે. 1881ની સાલ કારતક સુદ એકાદશી દ્વાદશીના દિવસે આ મંદિરની પ્રતિષ્ઠા છે. મહારાજ આવ્યા, ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. મહારાજે સ્વહસ્તે પોતાની મૂર્તિ સૌ પ્રથમ આ બ્રહ્માંડમાં બેસાડી અને ચારેય તરફ જય જયકાર થઈ ગયો. આ પૂર્વે પણ બે મંદિરો તો બન્યા છે, અમદાવાદ અને ભુજની અંદર, પરંતુ વરતાલનું જે કમળાકારનું મંદિર, અદ્ભુત મંદિર જોઈને મહારાજ બહુ રાજી થયા. પ્રતિષ્ઠા સમયે પણ આકાશમાંથી દુંદુભી અને ચંદનની વૃષ્ટિ થઈ. મહારાજનું પોતાનું સ્વરૂપ પધરાવ્યું. 10 અવતારો પણ ખંડની અંદર બધે પધરાવ્યા અને આવો જય જયકાર થયા. પછી પ્રતિષ્ઠાના 2 દિવસ પછી મહારાજે જ્યારે ત્યાંથી વિદાય લીધી ત્યારે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે, સ્વામી હવે તમે પણ અમારી સાથે ચાલો. 2 રીતની લોકવાયકા કહેવાય. એક એવું કહે છે કે મહારાજે કહ્યું, તમે જ્યારથી અહીંયા મંદિર કરવા આવ્યા ત્યારથી તમે એક સ્થાનમાં બંધાયા એટલે તમારા વગર અમને સૌરવતું નથી, ગમતું નથી. અમને કોઈ કથા કીર્તન કવિતા તમારે જે સંભળાવતા એવું કોઈ તમારા કીર્તનો સાંભળવા મળતા નથી, એટલે તમે અમારી સાથે ચાલો. બીજી બાજુ કહેવાય છે કે મહારાજે લોકોએ એવું કહ્યું કે એ સમયને વિશે આ પ્રમાણે
રાજસ્થાનની અંદર દુકાળ પડેલો, વરસાદ નહીં વરસેલો, એટલે રાજસ્થાનમાંથી ઘણા બધા માણસો અહીંયા વર્તા લાવીને મજૂરી કામ કરતા હતા. અને બ્રહ્માનંદ સ્વામીની પહેલેથી જ આવી પ્રતિભા, બાળપણની અંદર એમણે જે ચમત્કાર બતાવેલા અને ત્યાર પછીનું એમનું જે આખું જીવન, એ ચમત્કારિક જીવન જાણી જોઈ અને રાજસ્થાનમાંથી આવેલા જે બધા ભક્તો છે ને, ભણે બ્રહ્માનંદ એવું કહેતા હતા. એટલે લોકની અંદર કોઈએ મહારાજને એવી કાન ભંભેરણી કરી કે મહારાજ બ્રહ્માનંદ અહીંયા ભગવાન થઈને પૂજાય છે, અને રાજસ્થાનમાંથી બધા આવેલા એને ભણે બ્રહ્માનંદ કહે છે, અને અહીંયા આગળ તો બ્રહ્માનંદ સ્વામી જો વધારે રહેશે ને તો પછી અહીંના ભગવાન થઈને પૂજાશે અને આ મંદિર એમનું પોતાનું થઈ જશે. મહારાજને એવી કોઈ બીક નહોતી કે આ મંદિર બ્રહ્માનંદનું થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ જાણતા હતા, પણ એક લોકવાયકાને દૂર કરવા માટે ભગવાન રામચંદ્રજીએ જેમ એક ધોબીના કહેવાથી આગળ પાછળનો કોઈ વિચાર કરવા માટે સીતાનું સત્ય શું છે એ સાબિત કરવા માટે સીતાજીને ફક્ત એક ધોબીના કહેવાથી લક્ષ્મણજીને આજ્ઞા કરી અને વનમાં જંગલમાં મૂકી દેવામાં આવ્યા. અને એ સમયે સીતાજી જે બોલ્યા ને કે ભગવાન રામચંદ્રજીને કહેજો કે હું તો સુખેથી તમારું ભજન કરીશ, તમે મારા દુઃખે દુઃખી થશો નહીં. ભૂયો યથા મેં જનનાંતરે વિ ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ, ફરીથી મારા જો કોઈ પૂર્વ સંસ્કાર હશે તો તમે જ મારા પતિ થાવો અને હું તમારી પત્ની થઈશ, આવું મારું પાતિવ્રત્ય વ્રત છે, મારા દુઃખે તમે દુઃખી થશો નહીં. સ્વામિનારાયણ ભગવાને છેલ્લાના 11 વચનામૃતમાં સીતાજીની સમજણનો આ ઉલ્લેખ કર્યો છે. આવી જ કંઈક સમજણ બ્રહ્માનંદ સ્વામીની છે. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજની વિશે આવો અનન્ય ભાવ છે. એ બ્રહ્માનંદ સ્વામીની ભાવભક્તિને જાગ્રત કરવા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મંદિરની પ્રતિષ્ઠા પછી બીજે જ દિવસે અહીંથી ઉપાડી લીધા. અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમારે અમારી સાથે ચાલવાનું છે. જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી જેમ પોતાની જોડી સભા મંડપની ખીંટીએ લટકાવતા હતા, એમ બ્રહ્માનંદ સ્વામીએ પોતાની જોડી લઈ અને મહારાજની સાથે ચાલ્યા. મહારાજ તો રાજી હતા. અને આગળ જગરૂપ બારોટનું ગામ સિંજીવાડા મહારાજ જાય છે. સ્વામીનો પૂર્વના નિયમ પ્રમાણે મહારાજ પઢ્યા હોય અને પદો સંભળાવે છે, એક પદ, બીજું પદ, ત્રીજું, ચાર પ્રભાતિયા પદ સંભળાવ્યા. મહારાજ જાગ્યા નહીં, ઉઠ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામીને મનમાં થયું કે હો, મહારાજ આજે જાગ્યા નહીં, મારા ઉપર નારાજ છે, મારા પદ સાંભળીને મહારાજ મને પ્રતિભાવ આપે, કશું આપ્યો નહીં. પાંચમું પદ બનાવીને બ્રહ્માનંદ સ્વામી મહારાજને આમ આર્તનાદે પ્રાર્થના કરે છે.

રામ બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કુટાણે ખાવા રે, જનની દોષને દેખે જાણું અણસમજુ હોય આવારે. બીજા પદની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે, મહારાજ તમને યાદ છે ને મારા કુળ કુટુંબીજનો હું સાધુ થવા આવ્યો ને ત્યારે મને લેવા આવ્યા હતા, અને એ વખતે મારા માતુશ્રીએ કહેલું કે નાની ઉંમરે મેં એમને ભુજ પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલ્યો એટલે મારાથી એને લાડ લડાવાયા નથી, અને એ સમયે તમે કહેલું કે હું એની માતા બનીશ ને લાડ લડાવીશ, પ્રભુ મારી કંઈ ભૂલ થઈ હોય તો તમે માફ કરજો. પણ ભરી સભામાં ભૂદરજી તમે માડી થયા છો માવારે, ભરી સભાની અંદર તમે કોલ આપેલો છે, બસ બ્રહ્માનંદની એ જ વિનંતી, મારી એ જ વિનંતી છે, અમારા કોઈ અવગુણ ન જોતા નિત્ય તમારા દર્શન અને પ્રસાદી અમને મળે, બીજું કોઈ આશા નથી. મહારાજ એકદમ રાજી થાય, બાથમાં ઘાલીને ભળે મળે જ. મહારાજ કહે છે, સ્વામી તમારી કોઈ કસૂર નથી, તમારી કોઈ ભૂલ નથી, તમારી ભાવભક્તિ તમારી સમજણ શું છે ને એ જાણવા માટે જ આ પ્રસંગ થયેલો છે. તમારા વગર અમને સ્વરવતું નથી, તમે ત્યાં બંધાયેલા નથી, અમે તમારામાં બંધાયેલા છીએ. અને વાત એ સાચી છે, સત્સંગી જીવનના બીજા પ્રકરણના 59 અધ્યાયની અંદર સુરતના ભાલચંદ્ર શેઠ ભક્તિના લક્ષણની વાત પ્રશ્ન પૂછે છે મહારાજને કે ભગવાનનો જે ભક્ત, સારંગપુરનું બીજું વચનામૃત પણ, ભગવાનનો જે ભક્ત હોય એ ભક્તને ભગવાન પ્રત્યે કેવું હેત હોય અને ભક્તને ભગવાન પ્રત્યે કેવું હેત હોય. આ પ્રસંગ બતાવે છે કે બ્રહ્માનંદ સ્વામીને તો મહારાજની વિશે અસાધારણ પ્રીતિ હેત હતું, પણ મહારાજને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે કેવો હેત પ્રીતિ છે એ આ પ્રસંગ ઉપરથી આપણને સમજાય છે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીની સમજણ જોઈને બહુ રાજી થાય છે, અને વાસ્તવિકમાં ખરેખર સમજણ છે ને આપતકાળે જ કળાય છે. એવું કંઈક પ્રસંગ આવે ત્યારે જેની જેવી સમજણ હોય એ કળાએ આવે. બ્રહ્માનંદ સ્વામીની ભગવાન પ્રત્યેની કેવી સમજણ, નિષ્ઠા, દ્રઢતા છે આ એક પ્રસંગ ઊભો કરી, અને મહારાજને ખાતરી થઈ. મહારાજને ખાતરી થઈ નહીં, પરંતુ જે બ્રહ્માનંદ સ્વામી વિશે બોલતા હતા ને જેના વેરી ઘાવ વખાણે, એ લોકોને પણ ખાતરી થઈ કે બ્રહ્માનંદ સ્વામી ભગવાન સિવાય બીજે ક્યાંય બંધાયેલા નથી. ભગવાનની આજ્ઞાથી એમણે તો આ મંદિર કર્યું છે, પરંતુ બીજી કોઈ ક્રિયામાં બંધાયેલા નથી. થોડોક સમય સુધી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે રાખે છે. વરતાલથી ઉઠાવી લેવાનું કારણ બતાવ્યું હતું કે તમારા વગર અમને સ્વરવતું નથી, અને તમે કોઈ મંદિરના બાંધકામમાં પરમેનન્ટલી રોકાઈ જાવ એ સારું નહીં, એવું કહીને ઉપાડ્યા છે. પણ થોડોક જ સમય થાય છે, થોડોક સમય એટલે એક વર્ષ જ, અને મહારાજ બ્રહ્માનંદ સ્વામી કહે, સ્વામી તમે જૂનાગઢ જાઓ. જૂનાગઢની અંદર આપણે મંદિર કરવું છે ને ત્યાં નાગરોની ઉપાધિ છે, નવાબી રાજ છે, અને ત્યાં તમારે જવાનું છે. આમ તો મંદિરના મુખ્ય સંત તરીકે અક્ષરમૂર્તિ ગુણાદિત્યાનંદ સ્વામીની નિયુક્તિ કરે છે, અને સાથે બ્રહ્માનંદ સ્વામીને પણ આ રીતે મહારાજ મોકલે છે. મહારાજની આજ્ઞા થઈ બ્રહ્માનંદ સ્વામી એવું મેણું મારતા નથી, સંભળાવતા નથી કે મહારાજ હું વર્તાલ હતો ત્યારે તમે કહેલું ને કે તમે એક જગ્યાએ મંદિર બાંધવા રોકાઈ જાઓ, અમને સ્વરવતું નથી, ગમતું નથી, અને અહીંયા જઈએ ત્યારે તમને ગમશે, ફાવશે, એવું બ્રહ્માનંદ સ્વામી કહેતા નથી. મહારાજની આજ્ઞા થઈ અને બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢની અંદર મંદિર નિર્માણના કાર્યમાં જોડાય છે. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢની અંદર આવ્યા, જોયું ત્યાં નાગરોની ઉપાધિ, નાગર બુદ્ધિના સાગર પણ અહીંયા આગળ ઊંધા ફાટેલા છે, શંકર શૈવ પંથી બધાય. અને એ સમયનો જમાનો એવો હતો કે વૈષ્ણવ હોય ને એ શિવનું નામ ન બોલે, અને શૈવપંથી હોય એ વૈષ્ણવોની સાથે જબરજસ્ત આંટી રાખે. સ્વામિનારાયણ ભગવાને બંનેની પછી એકતા કરાવી, પણ આવી જબરજસ્ત આંટીવાળો આ ભક્ત સમુદાય છે. બ્રહ્માનંદ સ્વામીને ત્યાં આગળ કામ કરવાનું, એક તો મુસલમાની નવાબી રાજ્ય, અને એમના જે બધા કારભારી હતા એ બધા નાગર બ્રાહ્મણો, સુબાઓ, અલા સુબાઓના કારભારી બધા નવાબ શું કહે દિવાન પદે નાગર બ્રાહ્મણો રહેતા, અને વિશેષ કરીને એ લોકો જ તેલ રેડતા હતા. એટલે પછી નવાબને ગમે તેવું ફરમાવે ભરમાવે અને આવી રીતે સાથ સહકાર ન મળે.
બ્રહ્માનંદ સ્વામી અહીંયા મંદિરના કાર્યમાં આ રીતે જોડાય છે. પ્રસંગ એવો બને છે કે નવાબને ત્યાં એકવાર જીવા ગઢવી કરીને કોઈ ત્યાં આગળ આવે છે, અને એ જૂનાગઢ રાજ્યની અંદર જીવા ગઢવી કરીને એક રાજ્યના કવિ તરીકે ત્યાં રહેતા હતા. અને એ સમયની વિશે બીજો કોઈક બહારથી એક કવિ આવી અને નવાબને ફરમાન કરે છે કે મારે તમારા રાજ્યની અંદર આવી રીતે કવિત્વ શક્તિ રજૂ કરવી છે અને તમારા રાજ્યમાંથી કોઈ વ્યક્તિ મારી સામે પડકાર ઝીલે. એ સમયની અંદર રાજા મહારાજાઓ આવી રીતે કોઈ આહવાન આપે તો એની સામે એને પ્રતિસાદ આપવો પડતો હતો. કોઈ પણ પ્રકારના આવા કોઈ આવ્યા હોય માણસો, કવિ હોય, બીજા પછી પંડિતો હોય, શાસ્ત્રાર્થ કરવો હોય કે કોઈ પણ પ્રકારની આવી વાદ વિવાદ કે ચર્ચાઓ કરવી હોય તો ત્યાં આગળ આવી રીતે પંડિતોને એનું માન સન્માન થતું, એની શક્તિની પરખ થતી અને એ પ્રમાણે એને ભેટ સોગાદો પણ મળતી હતી અને માન સન્માન પણ મળતા હતા. એટલે એક અજાણ્યા વ્યક્તિએ આવીને આવું ફરમાન મોકલ્યું. હવે અહીંયા આગળ જે જીવા ગઢવી હતા એમણે જાણ્યું કે ભાઈ મારા માટે આવું ફરમાન આવ્યું છે, પરંતુ જે આવવાવાળો છે પેલા ભાટ ચારણ એ તો બહુ જ પ્રકાંડ આના પંડિત છે અને મારું તો એમની પાસે કોઈ ગજું નથી, હવે શું કરવું. આવી જ્યારે વાત થાય છે ત્યારે નવાબને એવું ખ્યાલ આવે છે કે જો મારા રાજ્યની અંદર મારો કવિ એ પાછો પડે તો મારા રાજ્યનું નીચું જોવાનું થાય. એટલે પછી એમ કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણના જે એક સંત છે ને એ આ બાબતમાં ખૂબ નિષ્ણાત છે અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવવામાં આવે છે. બ્રહ્માનંદ સ્વામી તો અગાઉ પણ જૂનાગઢમાં આવેલા છે ને નવાબને રાજી કરેલા છે એટલે એની શક્તિથી જાણતા હતા અને એમને વાત કરી કે ભાઈ આવો એક ભાટ ચારણ આવે છે ને આવું આહવાન ફરમાન એમણે આપ્યું છે તો શું કરવું. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે કોણ આવે છે ને શું છે. બ્રહ્માનંદ સ્વામી કંઈ વાંધો નહીં, આપણે એવું કહેવાનું કે અમારા રાજ્યની અંદર એવો નિયમ છે કે અમે એમનું કવિત્વ સાંભળીએ તે પહેલાં એની પૂર્વ પરીક્ષા કસોટી કરીએ છીએ અને કસોટીમાંથી જો કોઈ પાર ઉતરે પાસ થાય ને તો જ પછી અમે ડાયરો ગોઠવીએ છીએ અને સભાની અંદર એને સાંભળીએ છીએ, બાકી અમે એને કોઈને સાંભળતા નથી. તો એની પરીક્ષા કેવી રીતે કરવી? તો બ્રહ્માનંદ સ્વામી કે જીવા ગઢવીને તમે અમારે ત્યાં મોકલજો. જીવા ગઢવીને જૂનાગઢ મંદિરની અંદર જ્યાં મંદિરનું બાંધકામ ચાલતું ત્યાં મોકલ્યા. બ્રહ્માનંદ સ્વામીએ એમને સમજાવ્યું કે જો હું તને એક દોહરો આપું છું અને એ દોહરો તારે બોલવાનો. શરત એવી હોય એમાં કે દોહરો બોલતા બોલતા બે હોઠ વચ્ચે એક સોય રાખવાની. દોહો બોલે ત્યારે સોય પડે નહીં અને હોઠની અંદર સોય વાગે નહીં, લોહી પણ નીકળવું ના જોવાય. આવી રીતે બોલી બતાવે તો પછી આપણને આગળની સભાની અંદર આપણે એને આહવાન આપીએ. બ્રહ્માનંદ સ્વામીએ તો મોઢામાં સોય રાખી અને એક દોહરો બોલી બતાવ્યો. પેલો જીવો ગઢવી તો આમ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ તો કેવી રીતે બને, આ તો અશક્ય છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બોલીએ શબ્દ બોલે ને ત્યારે અધ્રોષ્ટા હોઠ છે ને એને તો એકવાર તો મુમેન્ટ થાય હલ્લે જ તે, અને કાં તો સોય પડી જાય ને કાં તો લોહી નીકળે, આ તો અશક્ય જેવું છે. પણ બ્રહ્માનંદ સ્વામીએ તો બોલી બતાવ્યું હતું એટલે એને કહ્યું કે જો તું એવું કર, જાડી સળી લે, સોયને બદલે જાડી સળી રાખી અને એના હોઠમાં અને એને પ્રેક્ટિસ કરાવી. અને પ્રેક્ટિસ કરતાં પહેલાંને ખાતરી થઈ કે હવે હું મારાથી બોલી શકાશે, પણ ધીરે ધીરે ધીરે કરતાં એ સળી પાતળી લઈ લઈને ધીરે ધીરે સોય મૂકી અને પેલો માણસ બોલી શક્યો બ્રહ્માનંદ સ્વામીની કૃપા આવડતથી. અને પછી તો પેલો જ્યારે ભાટ ચારણ આવવાનો હતો તે દરમિયાન તો આ તૈયાર થઈ ગયો અને પેલો માણસ જ્યારે આવ્યો ત્યારે નવાબ તરફથી અમને કહ્યું કે ભાઈ તમારી વાત અમને મળી છે ને અમે એ પ્રમાણેની બધી તૈયારી કરી છે, પરંતુ અમારા રાજ્યની અંદર પૂર્વ શરત છે કે અમે પહેલાં એની કસોટી કરીએ છીએ. તો આ એક જે શ્લોક છે ને તમે બોલી બતાવો અને શ્લોક બોલતા પહેલાં મોઢાની અંદર આવી રીતે બે હોઠ વચ્ચે સોય રાખવાની છે અને સોય રાખી અને સોય નીચે ન પડે ને લોહી ન નીકળે આવી રીતે જો તમે બોલી બતાવો તો પછી આપણે આગળ વિચાર કરીશું. આ પ્રમાણે એને કહ્યું એટલે પેલો માણસ કહ્યું કે આ તો શક્ય જ નથી, આવો તો એકમાત્ર પિંગળ શાસ્ત્રનો અભ્યાસી ભુજની અંદર એક વિદ્યાર્થી હતો લાડુદાન સિવાય આવી વિદ્યા કોઈ સંપન્ન કરી નથી. લાડુદાનજીનું નામ
ભુજની પિંગળ શાળાની અંદર ત્યાર પછી જેટલા વિદ્યાર્થી ભણાય બધાને ખબર કે આવો એક વિદ્યાર્થી થઈ ગયેલો છે. એટલે એણે કહ્યું કે ભાઈ આ તો શક્ય જ નથી. અને પેલા એ તો બોલી બતાવ્યું જીવા ગઢવીએ, સૃષ્ટા કારણ સકલ કે ઈષ્ટાદ્રગ કી રેખ, ઈષ્ટ કષ્ટ હર નિજ દાસ કે ઈષ્ટાદ્રગ કી રેખ. આખા શ્લોકની અંદર એક પફ બફ મ આવ્યું જ નથી. આ પ ફ બ ભ મ આવે ને તો હોઠ બે ભેગા થાય અને જોડાય. સૃષ્ટા કારણ સકલ કે દ્રષ્ટા નષ્ટા દેખ, કષ્ટા હર નિજ દાસ કે ઈષ્ટા દ્રગ કી રેખ. સૃષ્ટા કારણ કે સકલ કે, ભગવાન સમગ્ર સૃષ્ટિના કારણ છે. દ્રષ્ટા નષ્ટા દેખ, એની દ્રષ્ટિ પડે તો કષ્ટ નષ્ટ પામે. કષ્ટા હર નિજ દાસ કા, પોતાના દાસનું જે કંઈ કષ્ટ આવ્યું છે એ દ્રષ્ટિ દ્વારા તમે દૂર કરો. બસ આટલો ભાવાર્થવાળો આવું એક દોહો લખી અને આપ્યો હતો. જીવા ગઢવીએ પ્રેક્ટિસ કરીને તૈયાર કર્યો. પેલો ભાટચારણ આવ્યો હતો એને ખાતરી થઈ કે આવું કરવાવાળા એકમાત્ર અત્યાર સુધીમાં કવિ થઈ ગયા છે. અને એણે જ્યારે ખબર પડી કે એણે ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા છે ત્યારે એમને પ્રત્યે અત્યંત અહોભાવ થયો અને એ પણ મહારાજના વિશે અત્યંત અનુરાગી થાય છે. સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ એમને ગુણ આવે છે. તો બ્રહ્માનંદ સ્વામીની આવી વિશેષતાને વિદવત્તા હતી. બીજો એક પ્રસંગ કહીને અત્યારનું આજનું આખ્યાન અને આ કથા આપણે પૂરી કરીએ. જૂનાગઢનો જ પ્રસંગ છે. જૂનાગઢ નવાબની અંદર બીજું એક ફરમાન આવે છે. એ ફરમાન આપે છે બાઈ. હવે બ્રહ્માનંદ સ્વામીને તો ત્યાં એની સામે તો જવાય નહીં. અને એ પણ બહુ વિદુષી હતા અને એ પણ આવી જ રીતે પિંગળ શાસ્ત્રના અભ્યાસી હતા. પરંતુ સ્વામીએ તો એમની સામે જવાય નહીં. હવે ભલાને શીખવાડવું ને કહેવું કેવી રીતે? અને બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે જાણ્યું કે આવી રીતે આ અહીંયા આગળ આવે છે અને આવો કરવા માગે છે, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કંઈ વાંધો નહીં. બ્રહ્માનંદ સ્વામીને ખબર કે એમને કંઈક એ વખતે કંઈક નાનો એક્સિડન્ટ થયેલો અને એનો હોઠ કપાઈ ગયેલો. એટલે પફ ભફ બોલે ને ત્યારે હવા નીકળી જાય. એટલે એ બરાબર સ્પષ્ટ ઉચ્ચારથી બોલી શકતા નહોતા. બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલો પંચાળાનો જે સર સર સર પર સધર અમર સર અનુસર સર કરવર ધર મહેલ કરે હરિહર, એમાં તો પફ ભફ વગર બોલી જ ન શકાય. એ છંદ મોકલો ને કે આ જો સ્પષ્ટ ઉચ્ચારે બોલી બતાવે ને તો પછી આપણે આગળ સરસ્તાર કરીએ. આ છંદ જોયું અને એણે કહ્યું કે આ લાડુદાન સિવાય આવી વિદવત્તા, આવા છંદ બનાવવાની કોઈની તાકાત નહોતી. એ પણ મહાત થઈ અને નીકળી જાય છે. આવી રીતે નવાબને બ્રહ્માનંદ સ્વામી આવા નાના નાના પ્રસંગથી પણ ખુશ કરી દે છે. અને એ પ્રમાણે જૂનાગઢ મંદિરની અંદર કામમાં જે મોટી ઘણી બધી મુશ્કેલીઓ હતી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રની અંદર, જૂનાગઢનું મંદિર કેવી અને કેટલી મુશ્કેલીથી કેવી રીતે થયું છે એમાં વિસ્તારથી લખેલું છે. પણ એ બધી ઉપાધિને પાર કરવામાં ગુણાતીતાનંદ સ્વામીની ભક્તિ અને એમની કોને તો ખરું જ, પણ એની સાથે સાથે બ્રહ્માનંદ સ્વામીનો પણ એવો સાથ સહકાર કે સાથ સહકારથી નવાબી રાજ્યોની અંદર આ પ્રમાણે અદ્ભુત આવું મહારાજની ઈચ્છા અનુસારનું મંદિર થયું અને રાધારમણ દેવની પ્રતિષ્ઠા પણ થઈ. તો એમાં પણ બ્રહ્માનંદ સ્વામીનો ખૂબ મોટો સાથ ફાળો. સ્વામીના જીવનની અંદર બીજા ઘણા બધા પ્રસંગો છે, કારણ કે આખું મોટું એનું તો એક પુસ્તક છે. હજી બીજા 7 દિવસ સુધી પ્રસંગો કે તો એ ન ખૂટે એટલા બધા પ્રસંગો, એનું કવિત્વ, પછી એમણે બનાવેલા જે કાવ્યો પ્રસંગો, બીજા નંદ સંતોએ પણ એમની જે ઉલ્લેખ નોંધ કરી હોય એ બધી ઘણી બધી એની અંદર વિશેષતાઓ મૂકેલી છે. વચનામૃતની અંદર પણ સ્વામીએ જે પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે પણ એમના પ્રત્યે જે ભાવ ભક્તિ બતાવેલી છે, ઘણું બધું એવું રહી જાય છે. અંતિમ ક્ષણોની અંદર મહારાજ એમને જે સુખ આપે છે અને છેલ્લે મહારાજ ધામમાં જાય ત્યારે એ કહે છે ને કે જો હું અહીં હાજર હોત તો મહારાજને ધામમાં જવા પણ ન દેત, એવી જબરજસ્ત શક્તિવાળા મહારાજને વિશે અનન્ય ભાવથી જોડાયેલા બ્રહ્માનંદ સ્વામી મહારાજ એમની ટાટ પહેરાવીને પરીક્ષા કરે, મંદિર બાંધીને તરત ત્યાંથી ઉઠાવે, નાના મોટા આવા માનુષ્ય પ્રસંગો ચરિત્રો કરે, પરંતુ મહારાજ પ્રત્યેની એમની નિસ્તર્ક બુદ્ધિ હતી. એવી બુદ્ધિ, એવી નિષ્ઠા, ભગવાન પ્રત્યેનો એવો જે અનન્ય પ્રેમ, આવી વિદવત્તા અને આવું હોવા છતાં જે એમને રાખ્યો છે,
તો એમના જીવનમાંથી આપણને આવી પ્રેરણા મળે છે કે ભગવાન કે મોટા પુરુષ ગમે તેવા ચરિત્ર કરે, ગમે તેવા પ્રસંગ કરે અને એમની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાંથી ગમે ત્યાં બદલી કરે અમારી સંતોની, અને તમારે કંઈક મનની બદલી કરે, ફેરફાર આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે ન કહેવા દે, ત્યારે પણ અચળ આવી નિષ્ઠા રહે તો એ ભક્ત સાચા કહેવાય. બ્રહ્માનંદ સ્વામીની જ્યારે જ્યારે આવી કસોટી કે પરીક્ષા કરી, એ વખતના એ પ્રસંગ કે એ જ સમયે કીર્તન બનાવેલા નથી, પરંતુ પ્રસંગો જેમ વરતાલમાંથી ઉપાડ્યા તો એવા બધા પ્રસંગે એમણે એના અંતરની અંદર એને મનને સમજાવેલું છે, મનની અંદર આંટી પાડી છે. આપણે આંટી પાડીએ, કોઈની સાથે ન ગમ બનતું એને જિંદગીભર બોલીએ નહીં, સામે ન જોઈએ, એની ક્રિયા એનું કોઈ કાર્ય આપણને ન ગમે એવી આપણને આંટી પડે. બ્રહ્માનંદ સ્વામીએ પણ એના અંતરની અંદર એક આંટી પાડી હતી. એ અદ્ભુત આંટી છે, આપણે પણ પાડવા જેવી છે. એ આંટી સાંભળી અને આપણે અત્યારની સભાને પૂરી કરીએ.

રે બ્રહ્માનંદ સ્વામીએ સમજણપૂર્વક ભગવાન પુરુષોત્તમ નારાયણ સાથે આંટી પાડી છે, એમની સાથે એમણે જે લગ્ન લગાવી છે એવી પ્રીતિ પ્રેમ નિષ્ઠા દ્રઢતા સેવા સમર્પણ સત્સંગ અને સમજણ આપણને સૌને પણ એમના જીવનમાંથી પ્રાપ્ત થાય એ જ આજે પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ.

मंगलमूरति महाप्रभु श्री सहजानंद सुखरूप

સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. એમણે પૃથ્વી ઉપર પધારીને જે ચરિત્રો કર્યા છે એ ચરિત્રોની અંદર શાંતિ રહી છે એવું તેમણે સ્વમુખે જ કહેલું છે. અને એમનો મહિમા કરતા પણ મહારાજ કહેતા, મહારાજ પોતે જ ગરડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં જણાવે છે કે અમારા જે લીલા ચરિત્ર છે એને ભક્તોએ સંભાળી રાખવા, અને એ લીલા ચરિત્રની જો અંતકાળે સ્મૃતિ થઈ આવે તો એને યોગ્ય કરીને અમારી સ્મૃતિ થઈ આવે. અને ફાયદો બતાવતા કહે છે કે અમારી સ્મૃતિ થાય તો તમને અંતે અક્ષરધામની પ્રાપ્તિ થાય. શાસ્ત્રોમાં પણ આવી વાત કરી છે કે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય ને જો અંતકાળે ભગવાનની સ્મૃતિ થઈ આવે અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જો દેહ છોડે તો અંતકાલે જ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ, અંતકાળે મારી સ્મૃતિ કરતાં કરતાં જો દેહનો ત્યાગ કરે સ યાંતિ માં તે મારા ધામને પામે છે. પણ જે ભગવાનનો ભક્તો ન હોય, જેણે ભગવાનના લીલા ચરિત્ર સંભાળવાની ટેવ ન પાડી હોય, એવી વ્યક્તિ એવી ઈચ્છા રાખે કે અંતકાળે જો ભગવાનનું નામ લેવાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય તો આખી જિંદગી મહેનત કરવાની, સ્મૃતિ કરવાની, મંદિરે જવાની, સાધના કરવાની કંઈ જરૂર નહીં, છેલ્લે અંતકાળે ભગવાનનું નામ લઈ લેશું. પણ એવી રીતે અંતકાળે કંઈ નામ લઈ શકાય નહીં. જેમ આપણે કોઈ દિવસ પ્લેન ચલાવ્યું ન હોય અને પછી અંતકાળ આવે ત્યારે કહે કે જો આ પ્લેન છે ભગવાનના ધામ સુધી પહોંચે છે, લે ચાવી ચલાવીને જતો રહે, તો આપણે ચલાવી શકીએ નહીં. પ્લેન તો શું, પણ સાયકલ પણ ચલાવી શકાતી નથી. એને પણ શીખવા અથવા તો એને શું કહેવાય ચલાવવાની ટેવ પાડવી પડે છે, શીખવી પડે છે. તો ભગવાનની સ્મૃતિ પણ છેલ્લી સેકન્ડે, છેલ્લા સમયે આપણે ઈચ્છીએ કે ભાઈ અમે હું કરી લઈશ તો એ થતી નથી. એ તો જિંદગીભર જે કર્યું હોય એ જ યાદ આવે છે. એટલા માટે ભગવાનના જે લીલા ચરિત્રો છે એને સંભાળવાની પણ ટેવ પાડવી પડે, અને એના માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. જગત સંબંધી જે કંઈ છે તે એકવાર જોઈએ, એકવાર સાંભળીએ તો એ યાદ રહી જાય છે, કારણ કે જન્મ જન્માંતરની એવી ટેવ છે. પણ ભગવાનના જે ચરિત્રો છે, ભગવાનના જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે, લીલાઓ છે, એને પ્રયત્નપૂર્વક સંભાળવાની ટેવ પાડવી પડે તો જ સાંભળે છે. અને સાંભળે ને તોય પણ ભેળસેળ

એમાં પણ વળી કંઈક બીજું ફળી જાય છે. એટલે ભગવાનના જે લીલા ચરિત્રો એની જે સ્મૃતિ કરવી એ જબરજસ્ત એક સાધના છે. એટલા માટે મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં કહ્યું છે, કઠણમાં કઠણ સાધન કયું? તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી ને એ સૌથી કઠણ છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટે પછી એમના ચરિત્રો છે, ચેષ્ટાઓ છે, લીલાઓ છે, એ દ્વારા ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. તો એવી એક અદ્ભુત સાધનાની વાત સ્વામિનારાયણ ભગવાને સમજાવી છે. અને સાધનાને સરળ બનાવી છે ચરિત્રો દ્વારા. ભગવાનના જે ચરિત્રો છે એ ભગવાનના સ્મૃતિ, ભગવાનના જે ચરિત્રો છે ભગવાન સ્વરૂપ જ છે. ભગવાનની સ્મૃતિ કરીએ કે એમના ચરિત્રની સ્મૃતિ કરીએ, ચરિત્ર દ્વારા પણ ભગવાનની જ સ્મૃતિ થાય છે. એટલે ભગવાનની સ્મૃતિ કરો, એમની મૂર્તિની જ સ્મૃતિ કરો કે એમણે કરેલી જે લીલા કે ચરિત્રની સ્મૃતિ કરો, એ બંને એક જ છે એવું મહારાજ પોતે જ સ્વમુખે કહે છે. હરિ

હરિ કે ચરિત્ર હરિસમ જાના, ભગવાનના જે ચરિત્રો છે એ પણ ભગવાન જેવા જ છે, આપણે એની ટેવ નથી પાડી. જેને ખરેખર ટેવ પાડી હોય ને, એકવાર એ રસનો જે સ્વાદ ચાખે ને, પછી એને બીજી વૃત્તિ જાય નહીં. પણ એને માટે થોડીક સાધના છે કે એની સ્મૃતિ કરવાની ટેવ પાડવી જોઈએ. વહેલી સવારથી સાંજ સુધી આપણી જે પોતાની દૈહિક ક્રિયા છે, એ જ ક્રિયાની સાથે સાથે સહજ સ્મૃતિની ટેવ પાડવાની. આપણે જે ક્રિયા કરીએ છીએ એવી જ ક્રિયા ભગવાને પણ કરી હોય. આપણી ક્રિયા અને ભગવાનની ક્રિયામાં ફરક છે. તો એ ક્રિયાને જો આપણે સંભાળીએ, ભગવાનની ક્રિયાને આપણી દૈહિક ક્રિયાની સાથે સાથે, તો એ લીલા ચરિત્રની સ્મૃતિ થઈ જાય અને એને કરીને આપણને અખંડ શાંતિનો અનુભવ થાય અને છેલ્લે અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. તો આવા ભગવાનના ચરિત્રોની અંદર આ પ્રમાણે સુખ રહેલું છે. ભગવાનના ચરિત્રનો આવો અદ્ભુત મહિમા છે. એ ચરિત્રોની જો સ્મૃતિ થાય તો અંતર નાચી ઉઠે. નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના હયાતીના સંત છે. એમણે ભગવાનની સહજ સ્મૃતિ કેવી રીતે કરવી એની અદ્ભુત રીત બતાવી છે. આપણે પણ મહારાજના દર્શન કર્યા હોય, અત્યારે એ જ મહારાજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વિચરી રહ્યા છે, એમનું થોડુંક જો અનુસંધાન રાખીશું તો એમની દરેક ક્રિયા સવારથી સાંજ સુધીની આપણે નજરે નિહાળી છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ જેવી ટેવ પાડી હતી, એમણે જે રીતે મૂર્તિના દર્શન કર્યા હતા ને, એવા દર્શન કરવાની, એવા ચરિત્રોને નિહાળવાની, એની સ્મૃતિ કરવાની આપણે ટેવ નથી પાડી. એટલે કોઈ કોઈ વાર આપણને એ જ પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ અંતર સૂનું અથવા લુખું લાગે છે. સત્સંગ રસમય છે છતાં નિરસ લાગે છે. કારણ કે એ જે ભગવાનનું દિવ્ય સુખ, એનું સાનિધ્ય આપણે સત્સંગ કરતા હોય ને ત્યારે જ માણીએ છીએ. પણ એકાંત હોય, એકલા બેઠા હોઈએ, હરતા ફરતા હોઈએ, બીજી ક્રિયા કરતા હોઈએ, ત્યારે આપણે આવું અનુસંધાન રાખ્યું નથી, રાખી શકતા નથી, એની ટેવ પાડી નથી, એટલે આપણને સૂનું લાગે છે. બાકી અદ્ભુત આપણને પ્રાપ્તિ થઈ રહી છે. એ જ ભગવાનને જે દાદાના દરબારમાં લીમદરુ નીચે મહારાજ વિરાજતા હતા અને જે લીલાઓ ક્રિયાઓ ચેષ્ટાઓ કરતા હતા, એ જ સંત સ્વરૂપે આજે આપણે નજરે નિહાળી રહ્યા છીએ. પણ આપણે કોને પ્રસંગ કહીએ છીએ? આપણને પર્સનલ બોલાવ્યા હોય, આપણો હાથ પકડ્યો હોય, આપણને કંઈક દિવ્ય સ્મૃતિ આપી હોય, એને જ આપણે પોતાનો પ્રસંગ ગણીએ છીએ. પણ એ ભગવાનના જે લીલા છે, એના જે ચરિત્રો છે, એની જે ક્રિયા છે, આપણી ક્રિયા કરતાં જુદી છે. એ કલ્યાણકારી છે, દિવ્ય છે. એની જે સ્મૃતિ કરીએ, એની ટેવ પાડીએ ને, તો ખરેખર આપણું અંતર નાચી ઉઠે. કેવી રીતે ટેવ પાડવી? તો જે જગ્યાએ ભગવાને છેલ્લા મધ્યના 35ના વચનામૃતમાં મહારાજે પોતે જ કહ્યું છે, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતરે છે ત્યારે એકાંતિક ધર્મના સ્થાપનને અર્થે ને પોતાના લાડીલા ભક્તોને લાડ લડાવવા માટે અવતરે છે. પોતાના ભક્તો ઉપર કરુણા કરીને પરમાત્મા પરબ્રહ્મ અનેક ચરિત્રો કરે છે. એ ચરિત્રોના અનેક જીવોના કલ્યાણનું સાધન બની જાય છે. તો મહારાજ કહે છે કે તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યા હોય, વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું, માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. નિષ્કુળાનંદ સ્વામી એવું નોંધે છે. નિષ્કુળાનંદ કાવ્ય નામનો જે ગ્રંથ છે, એ ગ્રંથના નાના મોટા 22 ગ્રંથો સમાયેલા છે. જેમ પુરુષોત્તમ, પ્રકાશ, વચન, વિધિ, સાર, સિદ્ધિ, ભક્તિ, નિધિ, સ્નેહ, ગીતા, હરિબળ ગીતા, એવી રીતે એ ગ્રંથની અંદર એક ગ્રંથ છે, એનું નામ છે હરિસ્મૃતિ. ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી? હરિ એટલે ભગવાન અને એની સ્મૃતિ. આપણને એવું કે સ્વામીજીની સ્મૃતિ કરો, મને લાગે આંખ બંધ કરીને 5-10 મિનિટ બેસીએ ને તો આમ થાય હવે ક્યારે આંખ ખોલવાની, કારણ કે કઈ શું સ્મૃતિ કરવી આપણને, ટેવ નથી પાડે ને. એટલે હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 7 પ્રકરણ લખ્યા છે.
અદ્ભુત પ્રકરણ છે. એની અંદર ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી, એમના લીલા ચરિત્રો કેવી રીતે સંભાળવા, યાદ રાખવા, એવું બહુ અદ્ભુત રીતે વર્ણવે છે. લખે છે નિષ્કુળાન સ્વયં, જમતા જોયા છે, મેં ભગવાનને જમતા જોયા છે. આમાંથી આપણે કોને નથી જોયા જમતા, કો પણ જમતા જોયા છે એની વાત કરવી હોય તો કેટલી વાત કરીએ, એમાં તો શું વાત કરવી. જમતા જોયા સ્વામી શ્રી બસ જમતા હતા ને અમે બેઠા હતા. પણ નિષ્કુળાન સ્વયં કહે છે કે મોહન મગદળ મોતયા જમતા જોયા છે, ભગવાનને મેં મોહન થાળ મગદળ મોતયા જમતા, સાટા જલેબી જમતા જોયા છે, પેંડા પતાસા જમતા જોયા છે. પાછળ જમતા જોયા છે એવું આવે, પણ જે જે વસ્તુ મહારાજ જમતા હોય એક એક વસ્તુની એને એ વખતે નોંધ લીધી છે. ત્યારે અત્યારે સારી રીતે લખી શકાય એવા પેન કે કાગળ નહોતા, એ વખતે લખવું ને એ પણ અઘરું હતું. પાછળ એક ખડિયો રાખવાનો શાહીનો, અને એક કિત્તો એટલે કે પેન હોય, અને વારે વારે શાહીના ખડિયામાં બોળવાની, અને એ છે ને બહુ અઘરું છે એ બેલેન્સ કરવું. એ કે જો વધારે ખડિયામાં કિત્તો બોળાઈ જાય ને તો જે લખેલું હોય ને એ બધું પણ બગડી જાય, કારણ કે શાહીનો ટીપવું પડે. ઓછું બોળાય તો એક બે શબ્દ કરો ને ત્યાં અક્ષર લખાતા બંધ થઈ જાય. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં આ બધું એ વખતે નોંધ્યું, લખ્યું છે. અને એટલું જ નહીં, જમતા જોયા છે, નાથ નિરખ્યા છે, દ્રગે દીઠા છે, ભૂધર ભાળ્યા છે, આ એક એક પદની અંદર આવી સ્મૃતિ કરી હતી. આમ તો ભાળવું, જોવું, દીઠવું એના બધાનો એકનો એક જ અર્થ થાય છે. પણ જેને સાચા અર્થમાં ભગવાનની સાથે લગ્ન લાગીને જોડાણ થાય ને એને એ જ વસ્તુ કહી, જે હિ કો જે હિ પર સત્ય સ્નેહા, જેને જેના પ્રત્યે સાચો સ્નેહ હોય, લગ્ન હોય ને એને પછી બીજું ગમે.

હેલો, ભગવાનની જેને લાલી ચડી ગઈ એમાં એકવાર વૃત્તિ પરોવાઈ ગઈ ને તો બીજું બધું એને અહીં કહ્યું ને કે ફિક્કું લાગે. ભગવાનનું જે ચરિત્ર છે, ભગવાનની જે સ્મૃતિ છે, એમના જે લીલાઓ છે ને એ અમૃત સમાન છે. એકવાર એમાં દ્રષ્ટિ પહોંચી જાય પછી એકની એક વાત કહેવાની હોય ને તો એને આનંદ આવે, આ દ્વિગુણો આનંદ થતો જાય, વધતો ને વધતો જાય. બીજી બધી કોઈની વાત કરવાની હોય ને તો કંટાળો આવે. આ ચરિત્રમાં એને આનંદ આવે કારણ કે એમાં એની વૃત્તિ પહોંચી ગઈ છે. અને આવું બધું અદ્ભુત લખ્યા પછી હજી કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મને જ્યારે જ્યારે સમય મળે, ન મળે તો સમય કાઢીને પણ હું શું કરું,

મારું જો મારા અંત સમયની મૂડી રે, ભેગી કરી રાખીએ ને આપણે બેંક બેલેન્સ, આ બેંક બેલેન્સ છે ભગવાનના જે ચરિત્ર છે, ચેષ્ટાઓ છે, ક્રિયા છે. અને મારા જે પ્રથમના 38 વચનમાં જે દિવસથી સત્સંગ થયો હે, એ દિવસથી ભગવાનના જો લીલા ચરિત્ર સંભાળી રાખે એમ કહીને પછી રીત આ જ રીત બતાવી કે અમે જે ગામમાં ગયો, સભા કર્યો, સત્સંગ કર્યો હોય તો સત્સંગ થયા ને 10-15 વર્ષ, એ વખતે મહારાજ એવું લખ્યું છે, એ બધાની સ્મૃતિ કરે તો પણ ટેવ ન પાડી હોય ને તો આ કશું જ થતું નથી, અને જો ટેવ પાડી હોય તો એનો આનંદ સમાતો નથી, વર્ણવ્યો જતો નથી. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સંવત 1837 ચૈત્ર સુદ નવમીના દિવસે મહારાજે કૃપા કરી, કરુણા કરી, આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું. ભગવાન પૃથ્વી ઉપર અવતરે છે, એને આપણા જેવો જન્મ અને મરણ નથી, માતાના ઉદરમાં આવવું નથી, પણ એ કેવળ કૃપા છે, અખંડ

છેલ્લાના 31માં કહ્યું ને મહારાજ, ધામની મૂર્તિ ગુણાતીત છે એવી પૃથ્વી પર પધારેલી મૂર્તિ પણ ગુણાતીત, ત્રણ ગુણથી પર અખંડ છતાં મુરારી પોતાના ધામમાં પણ રહ્યા છે. અને એ જ ભગવાન કરુણાએ કરીને, કૃપાએ કરીને પોતાના ભક્તજનના મનોરથ પૂર્વા કાર્યાણીનું પાંચ, ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન શું? તો પોતાના એવા જે પ્રેમી ભક્ત એના લાડ કોડ પૂરા કરવા માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર અવતરે છે. અને પ્રથમનું જે 78મું વચનામૃત છે ને, એમાં મહારાજ વાત કરે છે. ભગવાન કહે છે કે અમે એવો સંકલ્પ કર્યો કે મૃત્યુલોકના જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો. ભગવાને આ પૃથ્વી ઉપર આપણને મૃત્યુલોકમાં દેખાય એવો એમણે સંકલ્પ કર્યો, એટલે જે ભક્તો હતા ને એને ભગવાન દેખાયા. એવું કહેવાય છે કે વૈરાટ નારાયણે, બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 150 સ્તુતિ કરી. બ્રહ્માનું એક વર્ષ એટલે ખગોળ ભૂગોળનું વચનામૃત જે છે ને, એમાં લખ્યું છે કે બ્રહ્માજી એક પલક આ મટકું મારે ત્યારે આપણા 666 વર્ષ જાય. આપણા 664 વર્ષ બ્રહ્માના એક પલકારામાં જાય તો દિવસ દરમિયાનમાં કેટલા પલકારા મારતા હોય આપણે મટકા મારીએ, તો કેટલો એનો લાંબો દિવસ થાય. આટલો લાંબો દિવસ, એટલી લાંબી રાત, એના પછી મહિના, એનું વર્ષ. તો બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 150 પર ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન તમે પૃથ્વી ઉપર પધારો. એ ભગવાન એમની સ્તુતિ સાંભળી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વાર કહેતા કે બ્રહ્માજીની સ્તુતિ સાંભળી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એ સદેહ તો 49 વર્ષ 1 માસ ને 11 દિવસ પૃથ્વી ઉપર રહ્યા, તો એમાં તો બ્રહ્માને તો ઝાંખી પણ નહીં થઈ હોય ને, કારણ કે એક મટકું મારે એમાં 664 વર્ષ જતા હોય તો 49 વર્ષના ટૂંકા સમયગાળામાં સમયને જો બ્રહ્માજીના સ્કેલમાં માપવામાં આવે તો એને કેટલો દર્શન થઈ આવે. તો ભાગ્યશાળી તો આપણે સૌ કે ભગવાનના દર્શન આપણને થયા અને થાય છે. તો એ વખતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા, પણ મહારાજે કહ્યું ને કે અમે સંકલ્પ કરો કે જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો. તો એ જે જે એમના સંકલ્પને પામ્યા એમને એ ભગવાનના દર્શન થયા. ભગવાન પૃથ્વી ઉપર હોય પરંતુ આ આંખથી ઓળખાતા પણ નથી, કારણ કે આપણી આંખો છે એ બધું નથી જોઈ શકતી. બધું જે જોઈ શકે છે બધું ઓળખી શકતી નથી, બધી ઓળખી શકે એને પામી શકતી પણ નથી. એને માટે પણ બીજી દ્રષ્ટિની, જ્ઞાન દ્રષ્ટિની, શાસ્ત્ર દ્રષ્ટિની પણ જરૂર પડે છે. એવી રીતે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે એને ઓળખવા માટે પણ આપણી જે આ ચર્મચક્ષુ છે એ પણ કામ આવતી નથી. એને માટે દિવ્ય ચસ્તુ દ્રષ્ટિ જોવે. તમે તમે અંતરની આંખે ઓળખી,

સંતોનો સમાગમ કરે તો સંત એને ભગવાનને ઓળખવાની દ્રષ્ટિ આપે, તો એવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ભગવાન ક્યારે ક્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય. કોઈ એવું કહે ને કે ભગવાન તો ત્રિયુગી છે, એટલે સતયુગ, દ્વાપર અને ત્રેતા ત્રણ જ યુગમાં પ્રગટ થાય, કલિમાં પ્રગટ ન થાય. તો પછી ભગવાન કળિયુગમાં આવ્યા ક્યાંથી? ઘણા બધા હજી પણ એવા છે કે જે લોકો ભગવાનને કળિયુગમાં અવતરવાની વાત માનતા નથી. ભગવાન કળિયુગમાં અવતરે જ નહીં, કારણ કે કલી એ કલહ અશાંતિનો યુગ છે અને એવા યુગમાં ભગવાન આવે નહીં. પણ શાસ્ત્રમાં એવા વચન છે કે ભગવાન છે ને આવા સમયમાં જ અવતરે છે.

जब जब होत धर्म की हानि। જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે છે ત્યારે અધર્મનું ઉચ્છેદન કરવા, ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે। કેવી રીતે પ્રગટ થાય? વિપ્ર

વિપ્ર ધૈનુ અરુ સંત હિત ધરો મનુજ અવતાર. આ બધાને માટે ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરે છે અને એ રીતે આ પ્રમાણે અધર્મનો ઉચ્છેદ કરી અને ધર્મનું સ્થાપન કરે છે અને પોતાના પ્રેમી જે ભક્ત એના જે મનોરથ પૂરા કરે છે એને લાડ લડાવે છે, એને પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપે છે. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સંવત 1837.

સંવત 1837 ચૈત્ર સુધી નવમીના દિવસે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું, મનુષ્ય તન ધારણ કર્યું. એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર કેટલું રહ્યા, હમણાં આ જેઠ મહિનો ચાલે છે ને, જેઠ સુદ દસમના દિવસે મહારાજે અંતર્ધાન થયા, અદૃશ્ય થયા, જતા નથી રહ્યા. જેમ સૂર્ય ઉગે ને ત્યારે આકાશની અંદર જે તારા હોય એ દેખાતા બંધ થઈ જાય છે, એવી રીતે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે જે દેખાતા હતા એ સંત સ્વરૂપની અંદર અંતર્ધાન થયા. ત્યાં તો વસંત વેણ સાંભળું ને શ્રીજી વસે, સાચા સંત માયા રે બોલી હરિ સામે રહ્યા. મહારાજ જયારે ગયા ને ત્યારની આ વાત છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે જયારે પોતાનું દર્શન આપવાનું બંધ કર્યું ત્યારે એક સેકન્ડ માટે, એક સમય માટે શોક વ્યાપી ગયો. પણ એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લીમતરુ નીચે જે લીલાઓ કરી હતી, જે જ્ઞાન આપ્યું હતું, જે સ્મૃતિ આપી હતી, જે બોધ આપ્યો હતો, પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન નિરૂપ્યું હતું ને, એનાથી પ્રતીતિ થઈ. ત્યાં તો વસંત વેણ સાંભળ્યા, શ્રીજી વસે સાચા સંત માય, આથી અદ્રશ્ય થઈને સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ થયા. તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 1837 ચૈત્ર સુધી નવમીના પ્રગટ થયા. 11 વર્ષ સુધી છપૈયાને અયોધ્યામાં એમણે બાળ લીલાઓ કરી અને ત્યાર પછી એમણે ઘરનો ત્યાગ કર્યો. એને દિવ્ય વનવિચરણ, કલ્યાણકારી વનવિચરણની શરૂઆત કરી. એ પણ સંવત 1849 અષાઢ સુધી દસમીના દિવસે એમણે ઘરનો ત્યાગ કર્યો. 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમણે દિવ્ય કલ્યાણકારી વનવિચરણ કર્યું. સ્વામિનારાયણ ભગવાનના એટલા લીલા ચરિત્રો ક્રિયાઓ છે, આપણે સૌ એમના આશ્રિત છીએ, આપણને ખ્યાલ છે. ફક્ત ટૂંકમાં કહીએ તો સામાન્ય રીતે ભગવાનના જે પૂર્વે અવતારો થઈ ગયા ને, મત્સ્ય કચ્છાદિક છે, રામ અને કૃષ્ણ, આ બધા જે ભગવાનના અવતારો થઈ ગયા ને, એમાં એ વખતે સમય, સંજોગ, સ્થિતિ કે જે ગણો તે નહોતું, એને કારણે એ કોઈ ભગવાનના એવા ચરિત્રો વિશેષ કરીને પ્રાપ્ત નથી. ભગવાન કૃષ્ણનો શ્રીમદ ભાગવત લીલાચરિત્રનો ગ્રંથ કહેવાય, 12 સ્કંદ છે એમાં, પણ એમાં ફક્ત 1/10 સ્કંદની અંદર જ ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રોની વાત આવે છે. બાકીના 11 સ્કંદની અંદર તો અન્ય ભક્તોના આખ્યાનો આવે છે. એટલે 10મ સ્કંદ 1 ભગવાન કૃષ્ણના લીલાચરિત છે. ભગવાન રામચંદ્રજી તો પૃથ્વી ઉપર 10,000 વર્ષ રહ્યા, પણ એ ભગવાન રામચંદ્રજીના લીલાચરિત્રનું કોઈ જ ચરિત્ર પ્રાપ્ત નથી. ફક્ત 14 વર્ષની, 10,000 વર્ષમાંથી ફક્ત 14 વર્ષની લીલાઓનું જ વર્ણન આવે છે. મંથરાને કુબુદ્ધિ સુધીને એને દશરથની પાસે બે વરદાન માગ્યા, ત્યાંથી શરૂઆત થાય. તે ભગવાન રામચંદ્રજી રાવણનો નાશ કરીને પાછા લંકામાં પધારે ત્યાં સુધીનો, કેટલાકે કહ્યું ને 1 શ્લોકની અંદર આખી રામાયણની વાત કરી દીધી.

આ જન્મ લો, આટલું રામાયણ છે. સ્વામિનારાયણ ભગવાન માટે એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવીને કેવા ચરિત્રો, કેટલા ચરિત્રો કર્યા, કેવા પ્રસંગો, કેવી દિવ્ય લીલાઓ કરી. સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સંત આધારાનંદ સ્વામી, એમણે પોતે નોંધ્યું છે કે જે દિવસથી હું સંત થયો તે દિવસથી છેલ્લા શ્વાસ સુધી સ્વામિનારાયણ ભગવાનની સાથે ને સાથે નથી રહ્યો. અને કઈ એવું તો બને જ નહીં ને, સાથે ને સાથે રહેવાનું તો કેવી રીતે શક્ય બને. તેમ છતાં પણ હું જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યો હોઉં, એમણે સ્વમુખે કહ્યા હોય કે એમની સાથે રહેલા સંતોએ સ્વમુખે કહેલા ચરિત્રોની મેં નોંધ કરી. એ વખતના જે પેપર કાગળ હતા પણ એમણે લખ્યું છે કે એક પાના ઉપર બીજું પાનું મૂકવામાં આવે તો 9 ફૂટ ઊંચાઈ એટલો ગ્રંથ થાય છે. એક પાના ઉપર બીજું પાનું મૂકો, એના ઉપર ત્રીજું પાનું મૂકો તો એની હાઈટ, એની ઊંચાઈ 9 ફૂટ થાય આવો ગ્રંથ. એ વખતની જે હસ્તલિખિત પ્રત મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને સારંગપુર 3 લાઇબ્રેરીમાં અત્યારે છે. કોઈ વાર આપણે ત્યાં જઈએ તો એ ગ્રંથના દર્શન કરવાય. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર, એને કહેવામાં આવ્યું હરિચરિત્રામૃત સાગર. હરિચરિત્રામૃત સાગર અત્યારે જે 2 ભાગ છે ને એના સંક્ષિપ્તકરણમાં કરેલા, પણ એ ચરિત્રનો ગ્રંથ, મૂળ ગ્રંથ આટલો મોટો છે. એક પાના ઉપર બીજું પાનું મૂકવામાં આવે, એનું ત્રીજું પાનું મૂકવામાં આવે તો એની હાઈટ 9 ફૂટ થાય છે. આટલા સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો છે. તો 11 વર્ષ સુધી છપૈયામાં જે એમણે લીલાઓ કરી ને, કેટલી લીલાઓ કરી હોય, આપણે તો એક લાખ છપૈયા માત્રની લીલા હવે પૂરી થઈ ગઈ આપણે. એ ભગવાને 7 વર્ષ 1 માસ ને 11 દિવસ સુધી દિવ્ય કલ્યાણકારી વન વિચરણ કર્યું. સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી, સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય કલ્યાણકારી જે વન વિચરણ છે ને એની 1 મહિના સુધી કથા કરે છે. શ્રીહરિ વન વિચરણ એની 1 મહિના સુધી કથા કરે છે. તો એ પણ સમયના અભાવે આપણે પણ વન વિચરણને પણ કેટલું અને કેવી રીતે જોઈ શકીએ. તો ભગવાનના આટલાને આવા અગાધ દિવ્ય ચરિત્રો છે. તો આ પ્રમાણે વન વિચરણ કરતાં કરતાં 7 વર્ષ 1 માસ ને 11 દિવસ જ્યારે પૂરા થાય છે ત્યારે એમનું જે વન વિચરણ છે ને એને લોજની અંદર અલ્પ વિરામ આપે છે.

લોજની વાવ ઉપર મહારાજે આવીને અલ્પ વિરામ કર્યો અને ત્યાં સદગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એ આશ્રમમાંથી એક સંત સુખાનંદ સ્વામી પાણી ભરવા માટે આવે છે. વરડીના એને દર્શન થાય છે, એની વૃત્તિ એમાં ચોંટી જાય છે. રામાનંદ સ્વામીના જે શિષ્યો હતા ને, એ બધાએ એવું નક્કી કરેલું કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન માનવા નહીં. પણ વરડીના પ્રથમ દર્શને સુખાનંદ સ્વામીને એવી પ્રતીતિ થાય છે અને આગળનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. તો 1856 શ્રાવણ વદ છઠના દિવસે મહારાજ લોજની અંદર પોતાના દિવ્ય કલ્યાણકારી વિચરણને અલ્પ વિરામ આપે છે, ત્યાં સ્થિર થાય છે. અને આ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે પછીની જે લીલાઓ મહારાજે જે ત્યાં આગળ કરી, તો પછી રામાનંદ સ્વામીનો યોગ થાય છે, દીક્ષા આપે છે અને આ પ્રમાણે પછી તો ધર્મધુરાઈ સોંપે છે. તો એ રીતે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે આ પ્રમાણે અહીંયા પૃથ્વી ઉપર આવીને અનંત પ્રકારની લીલાઓ કરી, અનંત પ્રકારના ચરિત્રો કર્યા અને પોતાના જે દિવ્ય ભક્તો હતા એને સુખ આપ્યું. એ ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિ કેવી, ભાગ્ય મોટા એહ ભૂમિના જીયા.

એ ભૂમિના મોટા ભાગ્ય જે ભૂમિમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં વિચરણ કર્યું, હર્યા ફર્યા હરિ આપ, તો એ સૌરાષ્ટ્રની ભૂમિ છે ને, એ અવતારો ભક્તોની સંતોની ભૂમિ કહેવાય. ભારતની ભૂમિ છે એ ભૂમિ જ ભાગ્યશાળી છે, એમાં પણ સૌરાષ્ટ્રની જે ભૂમિ છે એ વિશેષ ભાગ્યશાળી છે. કારણ કે ત્યાં આગળ સમર્પણની ગાથાઓ ગવાય છે, ભગવાન કૃષ્ણે ત્યાં અંતિમ લીલાઓ કરી છે, ભગવાન રામે પણ આ ભૂમિને પાવન કરેલી છે, અને આ ભૂમિની અંદર આ પ્રમાણે કેટલા એવા સંતો અને ભક્તો અવતરેલા છે, અને એ ભૂમિને આ પ્રમાણે અદ્ભુત ચરિત્રો કરેલા છે. મીરાબાઈએ એ ભૂમિની અંદર ગુજરાતની ભક્તિ ભીની કરેલી છે. નરસિંહ મહેતાએ જ્યાં કરતાલ લઈ અને હરિતલની ધૂન મચાવેલી છે. સાધુ સંતો સિદ્ધોની ભૂમિ કહેવામાં આવે છે. જ્યાં આગળ ગરવા ગિરનારની ઉપર સંતો ભગવતોએ ભગવાન માટેની આરાધના અને સાધના કરેલી છે, એવી જે સૌરાષ્ટ્રની ભૂમિ છે એ ભૂમિની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતાની દિવ્ય લીલાઓ વિસ્તરી છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, એમણે જો વન વિચરણ ચાલુ ને ચાલુ રાખ્યું હોત તો જેમ અન્ય પ્રાંતોમાં ફર્યા એવી રીતે ગુજરાતમાંથી પણ બહાર નીકળી ગયા હોત તો આપણે જે ગુજરાતીમાં ભગવાનના લીલા ચરિત્રને ગાઈ અને આનંદ માણીએ છીએ એવો ગાવાનો આપણને લાભો મળ્યો ન હોત. તો એ સૌરાષ્ટ્રની ભૂમિને ભગવાને પોતાની કર્મભૂમિ બનાવી એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. અને એ રામાનંદ સ્વામી વર્ષોથી કહેતા આવતા હતા, હું તો ડુગડુગીનો વગાડવા વાળો છું, ખરો ખેલનો ભજવનાર આવશે. અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ભૂમિમાં પધાર્યા અને એમણે અદ્ભુત આવી લીલાઓ કરી. આપણે આ ત્રણ દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનના જે લીલા ચરિત્રો ચાર દિવસ સાંભળવાના છીએ તેમાં એક ભક્તનું મુખ્ય મધ્યબિંદુ રાખી, કેન્દ્રમાં રાખી અને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો કહેશું. આમ તો પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીની ઈચ્છા હતી કે સ્વામિનારાયણ ચરિતમ, એટલે કે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો ત્યાંથી તે મહારાજનો અંતર્ધાન લીલાનો દિવસ અહીંયા નજીક આવે છે, પરંતુ આ ત્રણ દિવસના ચાર દિવસના ટૂંકા ગાળાની અંદર આગળ જે આપણે વાત કરીએ બધા ચરિત્રોને ટૂંકમાં પણ સમાવી લેવા શક્ય ન લાગતા સવારે અને સાંજે ભક્તોનો સમુદાય પણ શું કહેવાય કથા રસ ન જળવાઈ રહે. કારણ કે સવારે જે બધાને આવવાની અનુકૂળતા ન હોય તો સાંજે અહીંયાથી આખ્યાન શરૂ કરીએ તો પણ કંઈ બહુ એટલી મજા આવે નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનના જ ચરિત્રો પરંતુ બે ભક્તોના આખ્યાન દ્વારા આપણે વિશેષ એ જ બધા ચરિત્રોને આટલા દિવસમાં સમાવવાનો પ્રયત્ન કરીશું. એમાં સાંજની સભામાં આપણે સ્વામિનારાયણ ભગવાનના મુખનું પાન સમા દાદા ખાચર, જે આપણા બધા જ ગ્રહસ્થ માટે અત્યંત આદર્શ ગણાય એનું એક અદ્ભુત આખ્યાન અને એ દ્વારા મહારાજના જે ચરિત્રો એ સાંભળીશું. અને સવારની કથામાં મુક્તાનંદ સ્વામી એના ચરિત્રો એના આખ્યાન દ્વારા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોને સાંભળીશું. તો સૌરાષ્ટ્રની ભૂમિમાં મહારાજે પોતે આવી રીતે પોતાની જે કર્મભૂમિ બનાવી એ ભૂમિની થોડીક આપણે વાત જાણીએ કે એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર જ્યાં આગળ મહારાજ પોતાનું ઘર માનીને 29 વર્ષ 1 માસ અને 27 દિવસ સુધી રહ્યા, તો એ ગઢપુરની ભૂમિ કેવી છે? આખી સમગ્ર સૌરાષ્ટ્રની ભૂમિ જ પાવનકારી અને કલ્યાણકારી દિવ્ય છે, પણ એ ભૂમિમાં પણ આ જે ગઢપુરની જે ભૂમિ છે ને એક વિશિષ્ટ ભૂમિ છે. કેમ વિશિષ્ટ ભૂમિ છે? એવું કહેવાય છે કે ત્યાં આગળ માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને માંડવ્ય ઋષિ ત્યાં આગળ વર્ષોથી તપ કરતા હતા. ગઢપુરથી થોડેક આગળ આ પ્રમાણે જે ફૂલઝર ઝરો કહેવાય છે ત્યાં આગળ પણ માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને એ બધી જગ્યામાં આ ઋષિ આવી રીતે તપ કરતા હતા. અને એ તપોભૂમિની અંદર જ્યારે તેઓશીએ આ પ્રમાણે બહુ જ તપ કર્યું ત્યારે એકવાર તપથી પ્રસન્ન થઈ અને આકાશવાણી દ્વારા એને એવો સંદેશો મળે છે કે આવતીકાલે ભગવાનના દર્શન થશે અને બીજો દિવસનો સૂર્યોદય થાય છે, ભગવાનના દર્શનની રાહ જુએ છે.
પણ એને મનમાં થાય છે કે હું આટલા સમયથી આવી રીતે અન્ન સન્નનો ત્યાગ કરી એકાસને બેસી ભગવાનની આરાધના કરી રહ્યો છું, તો હવે મને ભગવાનના દર્શન થવાના છે, ભગવાનના દિવ્ય ચરણોનો મને સ્પર્શ થવાનો છે, તો હું સ્નાન કરી લઉં. આજુબાજુમાં જોયું તો ક્યાંય પાણી નહોતું, અને સ્નાન કરવાની ઈચ્છા થઈ. આટલા વર્ષ સુધી એણે તપ કર્યું છે ને, તો એ તપની ફળશ્રુતિ રૂપે એમણે તરત જ આંખ બંધ કરી અને ગંગાજીનું અવતરણ કરવા માટે ગંગાજીને પ્રાર્થના કરી કે તમે નીચે અવતરો, મારે સ્નાન કરવું છે, પાણીની વ્યવસ્થા કરો. પરંતુ ગંગાજી કંઈ એવી રીતે આપણે બોલીએ ને તરત પૃથ્વી ઉપર અવતરે એવું તો ન બને, એને વાર લાગી અવતરતા. અને આ પ્રમાણે ઋષિએ જે જગ્યાએ બેઠા હતા ને ત્યાં જ પગે કરીને આમ પાટું મારી, તો એના તપના પ્રભાવે કરીને પાતાળમાંથી પાણીનો એક ઝરો ફૂટ્યો અને એ પાણી વહેવા લાગ્યું. ગુજરાતની અત્યારે જીવાદોરી સમી જે નર્મદા નદી છે ને, એ પણ જે જગ્યાએથી અત્યારે આવે છે કંટકેશ્વરજી, ત્યાં આગળ મૂળ સ્થાન નર્મદાનું જે ઉત્પત્તિ સ્થાન છે ને, ત્યાં આપણી ટચલી આંગળી જેટલી પાણીની સેર પૃથ્વીમાંથી આપોઆપ ભારે નીકળે છે. અને ત્યાં મોટું મંદિર અત્યારે કર્યું છે અને ઘણા બધા હજારો લાખો ભક્તો નર્મદાના જે ઉત્પત્તિ સ્થાનના દર્શન કરવા માટે ત્યાં જાય છે. એવી રીતે આ માંડવ્ય ઋષિ જે જગ્યાએ તપ કરતા અને પાતાળ આમ પાટું મારીને પાતાળમાંથી પાણીનો ઝરો વહેવાનો શરૂ થયો અને એમાં એમણે સ્નાન કર્યું, ભગવાનના દર્શન કર્યા. પરંતુ એ જે પાણી પછી વહેવાનું ચાલુ થયું ને, એ પછી બંધ થયું નહીં. એ પાણી પછી ચાલતું ને ચાલતું રહ્યું, એ પછી એની જે એક નદી બની ગઈ. પણ એ જે પાતાળમાંથી નીકળેલું પાણી છે ને, એ તો પછી વહેવા જ લાગ્યું, તો એને બંધ કરવું કેવી રીતે? અને એ તો ગાંડાની માફક ગમે ત્યાં નીકળ્યું, એ વખતે પછી નદી થઈ ને પછી ભગવાને દ્રષ્ટિ કરી એટલે પછી તો એ બંધ થયું. પણ એ વખતની જે નદી થઈ ને, એ નદીનું નામ પડ્યું કેલો. કેલા નદી જે આપણે કહીએ છીએ ને, એ આમ તો નદી કહેવાય એટલે સ્ત્રીલિંગ કહેવું જોઈએ, પણ એ ગાંડાની માફક પાણી વહેતું હતું એટલે એનું નામ ખેલો પડ્યું. અને એ ખેલા નદીમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું એટલે પછી એનું નામ ઉન્મત ગંગા પડ્યું. હરિલીલામૃતની અંદર આ ઉન્મત ગંગા આજે ઉત્પત્તિનો અદ્ભુત મહિમા લખેલો છે. અને હું મહાત્મા લખ્યું છે કે એના ઉપરથી કોઈ પશુ પક્ષી ઉડે ને, એનું પણ કલ્યાણ થાય, એનું પાણી પીવે, એનો સ્પર્શ કરે. એ નદીમાં નીર પાણી ન હોય અને એ જે રજકણ હોય ને એ માથે ચડાવે ને, તો ગંગા સ્નાન જેટલું એમાં પુણ્ય થાય એવો અદ્ભુત ઉન્મત ગંગાનો મહિમા, એ સ્નાનનો મહિમા લખેલો છે. ઘેલા કાંઠે છે ગામ, એનું ગઢપુર નામ ધામ, જૂનું પ્રખ્યાત સદાશ્રીજી તમો. એ ઘેલા નદીને કાંઠે એક ગામ છે, એનું નામ ગઢપુર છે. એ ગઢપુર ગામની અંદર શ્રીજીએ જે લીલાઓ કરી, શ્રીજીએ જે દિવ્ય ભક્તોને સુખ આપ્યા, એની અદ્ભુત વાતો અત્યારે આપણે સાંભળીશું. એવું કહેવાય છે કે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી, એ આત્માનંદ સ્વામીને ચાર શિષ્યો હતા, મુક્તાનંદ, જુક્તાનંદ, રામાનંદ અને મેનનાથ. મુક્તાનંદ સ્વામી એટલે જે મુક્તાનંદ સ્વામીને આપણે આવતીકાલે સવારે વાત કરવાના છીએ એ નહીં, પણ આ આત્માનંદ સ્વામીના ચાર શિષ્યો એના નામ હતા. એકનું નામ મુક્તાનંદ, જુક્તાનંદ, રામાનંદ અને મેનનાથ. એ જે મેનનાથ હતા ને, એ મેનનાથની કૃપાથી, એમના આશીર્વાદથી દાદા ખાચરના જે પૂર્વજો એમને આ પ્રમાણે આશીર્વાદ મળેલા, ઉન્નળ ખાચર અને રાણદેભાઈ એમને આ મેનનાથના આશીર્વાદ મળેલા કે તમારા કુળ કુટુંબની અંદર એક ઉત્તમ ભક્ત થશે અને એ ભક્ત છે એ ભગવાનને તમારે ત્યાં ખેંચી લાવશે. અને એ પ્રમાણે મેનનાથના આ પ્રમાણે આશીર્વાદથી, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે એમની સાથે સમગ્ર ઐશ્વર્ય અને અક્ષર મુક્તો લઈને જ મહારાજ પધારેલા. આપણે સૌ સ્વામિનારાયણના આશ્રિત હોય, મહારાજનું પૃથ્વી ઉપર પધારવું, એમની જે નાનું નિમિત્ત ગ્રહણ કર્યું એનાથી આપણે સૌ વિદિત છીએ, જાણીએ છીએ કે બદ્રિક આશ્રમને વિશે દુર્વાસાનો શાપ થયો અને એ સભાની અંદર જે બધા મુક્તો ભક્તો બેઠેલા એ બધાને પણ ભગવાનની સાથે આ પૃથ્વી ઉપર અવતરવાનું થયું, જન્મ ધારણ કરવાનું થયું. તો એવા જે મુક્તો હતા
એ મુક્તો મહારાજની સાથે જ આ પૃથ્વી ઉપર પધાર્યા અને જુદા જુદા સ્વરૂપે અહીંયા આગળ મહારાજ પધાર્યા. કેટલાકની મહારાજે સ્વમુખે ઓળખાણ કરાવી, કેટલાકના પૂર્વજન્મની વાત પણ મહારાજે સ્વમુખે કહી કે આ તે પૂર્વે આ હતા. તો એવી રીતે આ જે કુટુંબની અંદર મેનનાથના આશીર્વાદથી આ પ્રમાણે એક મુક્તોનો જન્મ થાય છે. એમનું નામ એભલ ખાચર. એભલ ખાચર માટે સ્વયં શ્રીજી મહારાજે એવું કહેલું છે કે તેઓ પરીક્ષિતનો અવતાર હતા. શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત રાજાની જે કથા આવે છે એ પરીક્ષિતના અવતાર સમા એભલ ખાચર આ પ્રમાણે ગઢપુરની અંદર એમનો જન્મ થાય છે. એ એભલ બાપુને આ પ્રમાણે બે પત્નીઓ હતા, એકનું નામ સુરપ્રભા દેવી અને એકનું નામ સોમપ્રભા દેવી. તો એમના જે પત્ની આ પ્રમાણે સુરપ્રભા દેવી હતા, એમના થકી એમને આ પ્રમાણે ચાર પુત્રીઓ થાય છે, જીવબા, લાડુબા, પાંચુબા અને નાનીબા. અને સોમપ્રભા દેવી જે હતા એમના થકી એમને એક પુત્ર થાય છે જેનું નામ દાદા ખાચર. નાના હતા ત્યારે એને ઉત્તમ કુમાર, ઉત્તમ એવું એમનું નામ હતું, ઉત્તમ ખાચર, ઉત્તમ કુમાર. તો એ રીતે એભલ પરિવારની અંદર આ પ્રમાણે આવી રીતે ચાર દીકરી અને એક દીકરાનો જન્મ થાય છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજની અંદર પધાર્યા ને ત્યારે 1856 શ્રાવણ વદ છઠના દિવસે મહારાજ પધાર્યા. અહીંયા આગળ દાદા ખાચરનો જે જન્મ થાય છે એ દાદા ખાચરનો જન્મ સંવત 1856 પોષ વદ છઠના દિવસે, 1856 સાલમાં જ પોષ વદ છઠના દિવસે થાય છે. એટલે કે શ્રીજી મહારાજ જ્યારે આ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર પધારે છે એ સમયે દાદા ખાચરનો હજી જન્મ થયેલો છે. મહારાજે સૌરાષ્ટ્રની અંદર અલા ગુજરાતની અંદર પધાર્યા પછી રામાનંદ સ્વામીના સ્વધામ ગમન પછી આ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર બધે વિચરણ શરૂ કરેલું છે. અને રામાનંદ સ્વામી જે જે વિસ્તારમાં જતા હતા, વિશેષ કરીને તો કચ્છ ભુજની અંદર એ વખતે સત્સંગ હતો અને સૌરાષ્ટ્રમાં પણ સત્સંગ હતો, તો એ બધા જ ગામોની અંદર સહજાનંદ સ્વામીનું આ પ્રમાણે દિવ્ય વિચરણ થતું હતું. શ્રીજી મહારાજ સૌરાષ્ટ્રની અંદર જે દિવ્ય વિચરણ કરતા હતા એની જે ગાથા, એનો જે પ્રભાવ પ્રતાપ સમગ્ર ગુજરાતની અંદર પણ સંભળાતો હતો. અને એ ગુજરાતની અંદર એવો પ્રભાવ પ્રતાપ સંભળાતો હતો તો એ વખતે સૌરાષ્ટ્રના બે ભક્તો માચા ખાચર અને પૂંજો ડોડિયો એ બંને ભગવાનને શોધવા માટે ઘરેથી નીકળે છે અને બંને એક જગ્યાએ ભેગા થાય છે. મને સમાચાર પૂછે કે તમે કઈ બાજુ જાઓ છો. પહેલાં એ કહ્યું તમે ક્યાં જાઓ છો. બંને કહ્યું કે હું ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. એટલે કે હું પણ ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. અક્ષરમૂર્તિ ગુણાદિતાનંદ સ્વામીએ લખ્યું છે ને, પૂર્વે મુમુક્ષુ ભગવાનને ખોળતા હતા. આ વાત સાચી છે કે ભગવાનને શોધવા માટે, ભગવાનને મેળવવા માટે ઘર બારનો ત્યાગ કરીને ભક્તો નીકળતા હતા. તો પાણીમીના પૂંજો ડોડિયો અને કારિયાણીના માચા ખાચર બંને ભેગા થાય છે અને આ ચર્ચા કરે છે. પછી બંને કહે છે કે બે એક જ કામ માટે નીકળ્યા છે અને અહીંયા તો ભેગા થયા પણ બંને જે રીતે જુદા જુદા નીકળ્યા હતા ને એવી રીતે જુદા જુદા જ હજી નીકળીએ. કારણ કે બે જો સાથે નીકળીશું તો એના કરતાં જો જુદા હશું ને તો બેમાંથી એકને તો ભગવાનની ભાળ થાય. અને જેને તને જો ભગવાન મળે તો તું મને ઓળખાણ કરાવજે, મને મળે તો હું તને ઓળખાણ કરાવીશ. આવો વિમર્શ કરી અને બંને જણા આ પ્રમાણે પાછા ભગવાનની શોધમાં નીકળ્યા. કારિયાણીના જે માચા ખાચર છે એને સૌરાષ્ટ્રની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને પ્રથમ દર્શને એને પ્રતીતિ થઈ કે આ ભગવાનનો અવતાર છે. ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને ત્યારે એને હાથ પગ નાક કાન આપણા જેવું જ હોય અને એવી રીતે એકલા આટુલા જ્યારે સૌરાષ્ટ્રમાં બેઠા હોય અને એવા દર્શને પ્રતીતિ થવી ને એ બહુ અઘરી છે. અત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણને જે દર્શન થાય છે, અહીંયા ઘનશ્યામ મહારાજ સોનાના સિંહાસનમાં જે વિરાજમાન છે, જય જય જય ઘનશ્યામ તુમારી, એ વાત ન્યારી જુદી છે. પરંતુ સૌરાષ્ટ્રની અંદર નથી હજી સંપ્રદાયની એવી કોઈ સ્થાપના થઈ, નથી કોઈ મઠ મંદિર કે એવા હજારો લાખોની સંખ્યામાં આશ્રિત ભક્તો. એ સમયે શ્રીજી મહારાજ વન વિચરણ કરીને શુકલકડી એમનું જે શરીર છે એ કાયાની અંદર ભગવાનના દર્શન કરવા, પ્રથમ દર્શને પ્રતીતિ લાવીને, એ એમની કૃપાની જ વાત છે. બાકી ભગવાન પ્રગટ હોય ને ત્યારે મનુષ્ય ચરિત્ર, મનુષ્ય ભાવ આવે ને.

0: છે પાછળથી ગુણ ગાયે પ્રભુજી પ્રગટ રહે સંત માયે.
1: પ્રગટ ભગવાન હોય ત્યારે એના ચરિત્રની અંદર પ્રતીતિ આવતી, એના સ્વરૂપમાં પ્રતીતિ આવતી નથી. વચ્ચે એક સ્વામીજીનો પ્રસંગ યાદ કરી લઈએ, કારણ કે એમનામાં પણ ભગવાન પ્રગટ છે. પ્રસંગ મુંબઈનો જ છે અને આખો પ્રસંગ આંખની સામે ઇદમ યાદ આવે છે. પ્રમુખ સ્વામીજી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા અને મુંબઈના જ એક સન્નિષ્ઠ જૂના હરિભક્ત નારાયણભાઈ પટેલ કુર્લાવાળા, એમના ઘરે એમનો એક પૌત્ર, એ પૌત્રને એવી ટેવ કે એનો જન્મ થયો ને થોડોક સમજનો થયો ને ત્યારથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક ફોટો, છબી, મૂર્તિ હંમેશા સાથે ને સાથે રાખી, હરતા ફરતા ખાતા પીતા જે આપણે કરવાની છે ને સાધના, એવી એક આ નાનો અબુદ્ધ બાળક એ જાણે કે અજાણે સ્વામીશ્રીની છબી સાથે રાખે અને આવી સાધના કરે. અને કોઈ પણ વ્યક્તિ એને બાપા બાપા કે, ઘણા બાળકોને એવી ટેવ હોય આંખમાં એટલે મોઢામાં આંગળી નાખે તો લે જ નહીં, આંગળી કઢાવો તો રૂમાલ રાખે, કંઈ એવી વસ્તુ પકડી રાખે, અહીંયા આ વિદેશની અંદર બલી બે ટેડી બેર રાખીને બધા સૂઈ જતા હોય છે. એવી રીતે આ બાળક સ્વામીશ્રીની એક મૂર્તિ સાથે ને સાથે જ રાખે અને આખો દિવસ બાપા બાપા બાપા બાપા બોલે. બાપા પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન છે અને મુલાકાતનો જે રીતે સમય નક્કી કર્યો હતો એ પ્રમાણે નારાયણભાઈ પોતાના પૌત્રને લઈ અને મંદિરે પધારે છે. સ્વામીશ્રીની રૂમમાં જાય છે અને સ્વામીશ્રી રૂમમાં આમ વિરાજમાન સામે બાપા બેઠેલા છે સોફા ઉપર. બારણું ખોલ્યું, પેલો પૌત્ર સાથે છે, દાદા અને દીકરો બંને એમ પ્રવેશ કરે છે અને છોકરાએ રૂમની સુધી તો હોંશે હોંશે આવીને અરે ફોટો છે એમ લઈને પ્રવેશ કર્યો. જેવો બારણામાં પગ મૂક્યો ને પાંચ હઠ કહેવાય છે, બાળ હઠ, સ્ત્રી હઠ, ઘોડા હઠ, જોગી હઠ અને રાજા હઠ, એ બાળકે ઉંબરામાં પગ મૂક્યો અને બ્રેક લાગી ગઈ બસ. એના દાદા આગળ હતા એને આ આંગળી ખેંચીને, પણ બાળક જ્યારે બ્રેક મારે ને ગાડીની હેન્ડ બ્રેક ન છોડી હોય ને ગાડી જેવી રીતે સ્ટોપ થઈ જાય ને એવી રીતે પછી કાંઈ કરાય નહીં એને. એને કહ્યું ચાલ બાપા પાસે, હવે મુલાકાતના સમયમાં તો શું છે કે એનો વારો હોય એટલે બીજા કંઈક, ચાલો ભાઈ જલ્દી પેલો બાળક ખસે નહીં. એને દાદાએ કહ્યું ચાલ બાપાનું દર્શન કરવા, વધારે આમ પાછો પડતો જાય એટલે દાદાએ સહેજ વધારે આગ્રહ કર્યો ને હાથ ખેંચ્યો ને તો બાળકનું શસ્ત્ર શું, રોદ અને રડવાનું શરૂ કર્યું. બાપા આ દ્રશ્ય જુએ છે, બાપાએ કહ્યું કે એને ત્યાં રહેવા દો. બાપા બહુ મનોવૈજ્ઞાનિક સાયકોલોજિસ્ટ છે ને, એની બધી સ્થિતિ પરિસ્થિતિ પામી જાય. સ્વામીશ્રી કહ્યું કે એને ત્યાં ઊભા રહેવા દો, તમે અહીંયાના વતી આવીને દર્શન કરી જાઓ. એટલે નારાયણભાઈ આવ્યા અને સ્વામીશ્રી પાસે આવીને એને રજૂઆત કરી, બાપા આખો દિવસ, હજી એમની સાથે ફોટો મૂર્તિ હતી, આખો દિવસ તમારો ફોટો સાથે ને સાથે, હરતા ફરતા ખાતા પીતા સૂતો હોય તોય પણ સાથે લઈને સૂવે છે અને અત્યારે કોણ જાણે કેમ અહીંયા હઠ પકડી નથી આવતો. બાપાએ આપણા બધાની જે સ્થિતિ પરિસ્થિતિ એની એક માર્મિક ટકોર કરતા કહ્યું કે બાપા કે પરોક્ષમાં બધાને પ્રતીતિ છે, એ ફોટાને ભલે ને સાથે રાખે પણ પ્રગટ હોય ત્યારે એને સાથે રાખવા એ સાધના છે, એ સ્વરૂપને ઓળખવું ને એ અઘરું છે. તો અહીંયા આગળ પણ આ માચા ખાચર સ્વામિનારાયણ ભગવાનને સોરઠની અંદર એકાંકી એકલા બેઠેલા જુએ છે ને, એને પ્રથમ દર્શને પ્રતીતિ થાય છે, એને પ્રણામ કરે છે અને મહારાજના ચરણોમાં પોતાનું શીશ અર્પણ કરે છે કે મહારાજ અમારે ત્યાં તમે કારિયાણી પણ પધારો. મહારાજ એને જાણતા હતા કે આ ભક્તો સાચા ભાવથી જોડાયો છે, એને પ્રતીતિ આવી છે. મહારાજે કહ્યું કે હમણાં નહીં પણ જન્માષ્ટમીનો ઉત્સવ કરી અને ત્યાર પછી અમેરું એ બાજુ વિચરણ ગોઠવાશે અને અમે દિવાળી પછી તમારે ત્યાં આ પ્રમાણે આવીશું. એવી રીતે મહારાજે એમને વાત કરી. માચા ખાચર તો મહારાજે આવી રીતે એમને જ્યારે વાત કરીને તો એ જાણીને ખૂબ એમને આનંદ થાય છે કે હા મહારાજનું એને દર્શન થયું અને એ વધારે આનંદ લઈ અને પોતાના ઘર તરફ હવે જાય છે અને થાય છે કે મહારાજ મારે ત્યાં પધારશે, મારે ત્યાં ભગવાન પધારશે. અંતરમાં પ્રતીતિ આવી ગયો ને, એનો જે રણકાર એનો જે અવાજ છે ને નાભીમાંથી નીકળે, બાકી તો હોઠ બોલે હૈયું ના બોલે, પણ આજે એનું હૈયું નાચતું હતું. ભગવાનના જે દર્શન થયા એને એને પ્રતીતિ થઈ અને પાછા ફરતા એના પરિવાર સગા સંબંધી ગઢડાની અંદર એભલ ખાચર છે, એમને ત્યાં જઈ એભલ બાપુના દરબારમાં રાત રહે છે. અત્યાર સુધીમાં કેટલી વાર એભલ બાપુના ઘરે માચા ખાચર આવી ગયા છે, આજનું એનું આગમન અનેરું છે. આજે જે અહીંયા આગળ આવ્યા છે ને, પણ એનો આનંદ સમાતો નથી. આજ આનંદ મારા ઉરમાં, એ નિષ્કુળાનંદ સ્વામીએ જે પ્રતીતિના પદ લખ્યા છે ને, એવો આનંદ આજે માચા ખાચરમાં છે. એને અંતરમ નાચી ઉઠેલું છે. એભલ પરિવાર માચા ખાચરને અત્યંત આવા આનંદિત જોઈ અને બધા ભેગા થાય છે. એને કે બાપુ શું લાગ્યું, શું કંઈ પ્રાપ્તિ થઈ, કોઈને લોટરી લાગી અને કંઈ છાનો રે, એવી રીતે એને કંઈક આમ આખું એનો ભાવ જ જુદો જણાય છે. એટલે એભલ પરિવાર બધું એકત્રિત થાય છે અને એમને પૂછે છે કે બાપુ તમારા અંતરમાં આટલો અત્યો અનેરો આનંદ છે, એનું કારણ શું? એ વખતે સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે એમાં હર્ષદભાઈએ લખ્યું છે કે પથ્થરને પીગળાવી દે ને એવી વાતો કરે છે, એના અંતરમાંથી એવી વાતો થાય કે શું એ સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણનું એ શું સ્વરૂપ છે. હૈયાને હચમચાવી નાખે છે, આસુરી દેવી બની જાય છે, પંચ વિષયના ભાવ જ્યાં નિર્મૂળ થાય છે, અંતરમાં શાંતિનો અનુભવ થાય છે, મનના સંકલ્પો શમી જાય છે, વાણીમાં દિવ્યતા છે, અલૌકિકતા છે, મૂર્તિ કામણગારી છે, મહામાનવ દેખાય છે. બીજા બધા તો માનવ હોય, આ મહામાનવ હજી એ કામણગારી મૂર્તિ, એનું હાથનું લટકું, હા કરનું લટકું, આંખનું મટકું, ચાખડીનો ચટકો મારા અંતરમાંથી વિસર્યો નથી. મારા દૈણે એક જ વાર દર્શન કર્યા છે અને એ પણ દિવ્ય સભાપતિ રાય, દિવ્ય સિંહાસન, એવી રીતે નહીં. અમૃત મહોત્સવની અંદર પ્રમુખ સ્વામી મહારાજ માટે જે દિવ્ય ભવ્ય સિંહાસન બનાવ્યું હતું અને એવા જે દર્શન કર્યા ને તો એ ન વિસરે, પણ અહીંયા તો એવું તો કશું જ નથી. પણ ભગવાન તો ગમે ત્યાં બેઠા હોય, એકલા અટુલા હોય, પણ એ સ્વરૂપમાં સાચા અર્થમાં જ્યારે વૃત્તિ જોડાય છે અને એ સ્વરૂપ સમજાઈ જાય છે ને, પછી વિસાર્યો નવ વિસરે, નત નટ નટવર નંદન વેશ, એ પછી આંખમાંથી દૂર કરવો વિસારવો હોય તો એ વિસરે નહીં. માચા ખાચર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયાની એની પ્રતીતિની વાત એભલ પરિવારને કહે છે અને એભલ પરિવાર મહારાજના ચરિત્રોની અંદર એમના વર્ણનની અંદર તરબતર થઈ જાય છે. એ સમયે માચા ખાચર કહે છે કે જેવી રીતે આ પ્રમાણે રૂકમણીનું કાંડું ભગવાન પૂર્ણ પુરુષોત્તમે પકડ્યું ને, એવી રીતે મારા મારા કાંડાનો, મારા હાથનો સ્પર્શ સ્વામિનારાયણ ભગવાને કર્યો છે. એભલ પરિવાર એ સ્પર્શ કરે છે અને ધન્યતા અનુભવે છે. માચા ખાચર સુવા માટે જાય છે, એભલ પરિવાર પણ સુવા માટે જાય છે, પણ સુતા સુતા વિચારે છે કે શું એ ભગવાન ખરેખર ભગવાન પ્રગટ થયા છે. અને ભગવાનમય બનીને આખી રાત એમની વીતે છે. ખરેખર જો એ ભગવાન પ્રગટ થયા હોય તો એમના અમને પણ દર્શન થાય અને એમને પણ એ દર્શનની તાલાવેલી લાગે છે. અને સવારે જ્યારે માચા ખાચર કાર્યાલય જવા માટે વિદાય લે છે ને, ત્યારે એભલ પરિવાર એ વિનંતી કરે છે કે જો તમારે ત્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારે ને તો અમને પણ એની જાણ કરજો, અમે પણ એ ભગવાનના દર્શન કરીને કૃતાર્થ થઈ જઉં. સમય આવ્યો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણે જે રીતે કહ્યું હતું એ પ્રમાણે મહારાજનું આ પ્રમાણે કાર્યાણીમાં આગમન થાય છે. તે પૂર્વે શ્રીજી મહારાજ ગઢપુર પધારે છે. ગઢપુરમાં મહારાજ પધારે છે રહેવા માટે નહીં, કાર્યાણી જવા માટે. અત્યારે જે આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ને, એ મંદિરની પાછળ એક પીરનો તકિયો છે, મુસલમાનની દરગાહ છે. એટલે એ જ એ અક્ષર પુરુષોત્તમનું જે મંદિર છે એ ટેકરા ઉપર મહારાજ આ પ્રમાણે પધારે. આનંદાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સંત છે, મહારાજની સાથે છે. આનંદ સ્વામી ઘેલા નદીમાં સ્નાન કરવા જાય છે તે દરમિયાનમાં મહારાજ આ ટેકરા ઉપર જઈને આ પ્રમાણે અહીંયા આગળ બેઠા. અને એ વખતે મહારાજ જ્યારે ત્યાં બેઠા ને ત્યારે ત્યાં કેટલાક બાળકો રમતા હતા. મહારાજે બાળકોની સામે આમ દ્રષ્ટિ કરી, બાળકોને સમાધિ થઈ અને સમાધિની અંદર ભગવાનના દિવ્ય ધામનું સુખ એમને આવવા લાગ્યું. અને બાળકો તો બધા મૃતપાય થઈને પડી ગયા. એ સમયે એક બાળક દોડતું અહીંયાથી જતું રહ્યું. એણે ગામની અંદર જઈને વાત કરી કે કોઈ એક બાવો આવ્યો છે અને એણે એક દ્રષ્ટિ કરી તો બધા બાળકો મરી ગયા. એ વખતે ગામ ધણી જીવા ખાચર, એભલ ખાચરના નાના ભાઈ જીવા ખાચર એ ગામધણી હતા, દરબાર તરીકે નાના ભાઈ હતા પણ કારભાર એ સંભાળતા. એણે એ વાત સાંભળી એટલે દોડતા દોડતા જરી ત્યાં આગળ આવ્યા અને આગળ આવીને એને જોયું તો ખરેખર ઘણા બધા બાળકો આ રીતે સમાધિ અવસ્થામાં હતા, પણ એને લાગ્યું કે મરી ગયા છે. એટલે એ પણ હફળા ફફળા થઈ ગયા. પણ જરા ગામ ધણીને એને થોડીક ભગવાન કૃપાથી એવી સૂઝ આવી કે હું જો આ બાવાની કંઈ છેડતી કરીશ તો મારી પણ આ દશા થશે, મારી સામે દ્રષ્ટિ કરી છે હું પણ મરી જશે. એટલે છે ને કંઈ કરવાને બદલે, નીતર દરબારો છે ને થોડુંક વર્ણન આપણે આગળ સાંભળશું એ વખતે કેવા હતા, પણ એમણે કશું મહારાજને ન કરતા, કોઈ હથિયાર ન ઉગમતા, હુકમ ન કરતા, ચરણમાં પડીને વિનંતી કરી કે હું ગામધણી છું અને મારું ખોટું દેખાય એટલા માટે તમે આ બધા જે મરેલા બાળક છે ને એને ચમત્કારિક શક્તિથી બધા જીવતા કરો, અને તમારે કંઈક ખાવું હોય, કંઈક જરૂરિયાત હોય તો હું ગામમાં જઈને લાવી આપું. મહારાજ જાણતા હતા કે આ કોઈ મરી નથી ગયા, દ્રષ્ટિ કરી બધા સજીવન થયા, અને એમને જે ભગવાનના દિવ્ય ધામ અહીંયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષધામના અધિપતિ એમની સામે છે, પણ એ જે ધામના રહેવાસી છે એ ધામની ઝાંખી આ નાના નાના અબુદ્ધ બાળકોને મહારાજે કરાવી, અને બાળકોના મુખેથી ભગવાનના દિવ્ય ધામનું વર્ણન જ્યારે સાંભળે છે ને તો જીવા ખાચરને પણ પ્રતીતિ આવે છે. અને એ કહે છે કે મહારાજ, મહારાજ એટલે કોઈ પણ સાધુ મહારાજોને જે મહારાજ કહે એમ, અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનને મહારાજ કહીએ છીએ, એ વખતે એવો ભાવ નહીં હોય કે મહારાજ તમે અહીંયા રોકાવ અને હું તમારા માટે કંઈક મીઠાઈ લઈ આવું. મહારાજ એનો ભાવ જાણીને આ અહીંયા જ હવે અમને વધારે રોકાવાનું છે, એટલે મહારાજ કહે છે કે જલ્દી આવજો, કારણ કે આનંદાનંદ સ્વામી જ્યાં સુધી નદીમાંથી સ્નાન કરીને આવે નહીં ત્યાં સુધી મહારાજને ત્યાં રોકાવાનું છે. તે દરમિયાનમાં ગામધણી જીવા

અને કાર્યની અંદર રામકુંડ ને ભીમકુંડ ગળાવ્યા, વિષ્ણુ યાગ કર્યો, એ બધી વાત અત્યારે આપણે વિસ્તારથી નથી કરતા. પરંતુ એ કાર્યાણીની અંદર મહારાજ જ્યારે વિરાજમાન હતા તે દરમિયાનમાં માચા ખાચરે જેમ પોતાના ઘરે લગ્નનો ઉત્સવ હોય એવી રીતે મંડપ બાંધ્યો છે, બધે આમંત્રણ આપ્યું છે, એમાંનું એક આમંત્રણ ગઢડિયાની અંદર એહબલ પરિવારને પણ આપ્યું અને એને કહ્યું કે આવી રીતે તમે પણ દર્શન કરવા માટે આવો. તો એમને એક સ્મૃતિ થઈ આવી કે માચા ખાચરે આવી એક વાત આપણને કરી હતી, એ ભગવાન જો આવ્યા હોય તો આપણે જે ત્રણ ગાડા જોડીને એહબલ ખાચર, એમના બંને રાણી સુરપ્રભા દેવી સોમપ્રભા દેવી, ચાર દીકરીઓ જીવુબા લાડુબા પાંચીબા નાનીબા અને ઉત્તમ કુમાર દાદા ખાચર અને એમનો બીજો બધો સાગરીતો પરિવાર સેવકોને લઈ અને કાર્યાણીની અંદર પધારે છે. મહારાજ માચા ખાચરના દરબારમાં વિરાજમાન છે અને સભા પૂરી થઈ અને એ સમયે એમનું આગમન થાય છે. માચા ખાચર મહારાજની બાજુમાં રહી અને બધા જે પરિવારો આમંત્રિતો સગા સંબંધીને બોલાવ્યા છે એનો પરિચય કરાવી રહ્યા છે, એમાં એહબલ પરિવાર મહારાજના દર્શને આવ્યો અને એમણે કહ્યું કે મહારાજ અહીંયા બાજુમાં ગઢપુર ગામ છે અને ત્યાંના ગામધણી એહબલ બાપુ આપના દર્શને પરિવાર સહિત પધાર્યા છે. મહારાજે એમના સામે દ્રષ્ટિ કરી આશીર્વાદ આપ્યા. માચા ખાચરે ફરી ઓળખાણ કરે કે આ એમના બે પત્નીઓ છે, આ સુરપ્રભા દેવી આ સોમપ્રભા દેવી, દીકરીઓની ઓળખાણ કરાવી જીવબા લાડુબા. મહારાજ આ પરિવારની સામે દિવ્ય દ્રષ્ટિથી કરુણા દ્રષ્ટિથી એક નજરે જોઈ અને પોતાને દ્રષ્ટિ પ્રસાદી નામ પ્રસાદીભૂત કરી રહ્યા છે, એના ઉપર દિવ્ય આશીર્વાદ આપી રહ્યા છે. અને જ્યારે નાનો બાળક 4.25 વર્ષનો ઉત્તમ કુમાર આવ્યો અને એની ઓળખે કે આ એહબલ બાપુનો એકનો એક પાટવી કુંવર ઉત્તમ કુમાર છે અને એવી જ્યારે એનો પરિચય કરાવ્યો ને ત્યારે મહારાજ નાના એ બાળકના માથા ઉપર હાથ મૂકીને કે મહારાજ કહે છે એ તો અમારો એ બાળક છે. અને એ સમયે શ્રીજી મહારાજ કહે છે અમે એને માટે જ અહીં આવ્યા છીએ અને અમે ત્યાં જ રહેવાના છીએ. માચા ખાચરને થોડી ફાળ પડે છે કે લાવ્યો હું, મહેનત હું કરી અને અહીંયા મંડપ બાંધ્યો છે, મહારાજ કહે છે અમે એને માટે આવ્યા છીએ ને અમે ત્યાં જ રહેવાના છીએ, તો કદાચ કાલે જ આ લોકોને આવ્યા બોલાવ્યા એ જ ખોટ થઈને આ તો ત્રણ ગાડા લઈને પાછા આવ્યા છે. જેને પહેલાંથી બધી સંધિ થઈ ગઈ, નક્કી થઈ ગયું હોય કે હવે તમે કાલે આવો ને અમે જશું, કેવું થયું? મહારાજે માચા ખાચર ઉપર આમ દ્રષ્ટિ કરી કે હમણાં અત્યારે નહીં જઈએ પણ અમે ત્યાં જ રહેવાના છીએ, આ પ્રથમ પરિચય છે અને સમય આવે શ્રીજી મહારાજ ગઢપુરમાં પધારવાનું નક્કી થાય છે. કાર્યાણીનો ઉત્સવ પૂરો કરીને જ્યાં જ્યાં મહારાજને બીજે જવાનું હતું એ બધું નક્કી કરી વિચરણ પૂરું કરી અને હવે આ પ્રમાણે મહારાજ પોતે ગઢપુરની અંદર પધારી રહ્યા છે. હમણે જ આ વર્ષે જ આપણે એક ઐતિહાસિક પ્રસંગ સાંભળ્યો, જાણ્યો કે શ્રીજી મહારાજને ગઢડાની અંદર પધાર્યાને 200 વર્ષ પૂરા થયા. સ્વામિનારાયણ ભગવાનના જન્મની જેમ દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવાયો એવી રીતે મહારાજનું ગઢપુરમાં આગમન એને 200 વર્ષ પૂરા થયા. એ દિવસે ગઢપુરની અંદર અદ્ભુત એક લીલા પ્રસંગ બની ગયો. એહબલ પરિવારે જે રીતે મહારાજ પધાર્યા અને એનું સ્વાગત સન્માન કર્યું હતું એવી જ રીતે સમગ્ર ગઢડા ગામને સ્વચ્છ કરેલું. શેરીઓ બધી વળાવી, શેરી વળાવી સજ્જ કરું ઘેરે આવો રે, શેરડીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો રે. એહબલ પરિવારે જે એવું કર્યું હતું એવું જ 200 વર્ષ પછી પણ હમણે જ ગામધણી એ એહબલ પરિવારના જ ભક્તજનોએ આવું કરેલું. મતલબ બધા ઘોડાઓ શણગારેલા અને એના ઉપર બધાને બેસીને મહારાજની મૂર્તિને આ પ્રમાણે ત્યાં ધામધૂમથી પધરાવે છે. તો શ્રીજી મહારાજનું ગઢપુરની અંદર હવે પધારવાનું છે. દાદા ખચરના આ કુટુંબીજનોને આનંદ સમાતો નથી. શેરી વળાવી સેજે કરું ઘેરે આવો રે, સમગ્ર ગઢપુર ગામ આ પ્રમાણે ધોઈને સ્વચ્છ કર્યું છે. શેરીઓની અંદર સાથિયા પૂર્યા છે, ઢોલ ત્રાસા નગારા વગેરે વગાડાવી અને વાજતે ગાજતે મહારાજને આ ગઢપુરની અંદર પધરાવે છે. મહારાજ પણ ગઢપુરની અંદર આવે છે ને એનો આખો આનંદ અને અનેરો જુદો છે, કારણ કે હવે તેઓ ત્યાં જ સ્થિર થઈને રહેવાના છે. એટલે આ પ્રમાણે મહારાજ પોતે ગઢપુરની અંદર પધારે છે. એહબલ પરિવારે એમનું ભવ્ય સ્વાગત કર્યું. મહારાજ ત્યાં આગળ રહ્યા. થોડા દિવસ મહારાજ અહીંયા રહે છે, થોડા દિવસ જીવા. બંનેના ભાગની અંદર 6-6 ગામડાઓ આવેલા છે. આમ તો એ છે કહેવાય ને કે દાદા ખાચર દરબાર ગામધણી છે, બંનેને આ પ્રમાણે 13 ગામ હતા. જીવા ખાચર અને એહબલ ખાચર બંને વચ્ચે 13 ગામ હતા. એમાં આ પ્રમાણે એહબલ પરિવારને માંડવધાર, રળિયાણા, લાખણકા, ઝીંઝાવદર, સુરકા, નાના તાજપર

આ છ ગામ અને ગઢડા બંને માટે અડધું અડધું. જીવા ખાચરના ભાગમાં અડતાળા, ઉગામેડી, શિયાનગર, ખોપાળા, માળોદ અને વનાળા આ છ ગામ અને અડધું ગઢડું, આવી રીતે 13 ગામના આ બંને ધણી ગામડા ગામમાં નાના નાના ભલા હોય પણ આ રજવાડા કહેવાય. એમાં એભલ પરિવાર છે એ મહારાજના અનન્ય ભક્ત, મહારાજને વિશે વધારે ભાવના છે. પણ જીવા ખાચર છે ને એ વખતે મોટા ડેલીના ધણી કહેવાતા હતા, મોટા ડેલી વાળા કહેતા, કારભાર એમના હાથમાં થોડો વધારે હતો એટલે મહારાજને શરૂઆતના ઓલામાં ત્યાં પણ રાખે છે અને એભલ બાપુ અમને ત્યાં પણ રાખે છે. દાદા ખાચરના ચરિત્ર આપણે વધારે સાંભળવાના હોય, એભલ બાપુના બે પ્રસંગની ખાલી સ્મૃતિ કરી લઈએ કે મહારાજને આટલા માન પાનથી પોતાને ત્યાં પધરાવે છે, મહારાજને પોતાને ત્યાં રાખે છે, પ્રથમ દર્શને એમને પણ મહારાજને વિશે ભગવાનપણાની ભાવના થાય છે અને પોતાને ત્યાં રહેવા માટેનું આમંત્રણ આપે છે. તે છતાં પણ એભલ બાપુને હજી એમનો જે કુસંગ, એમના જે બધા ભાઈઓની સાથે મહેફિલ કરી રહ્યા છે અને એ બધાએ પછી મહારાજની વિશે એવી વાત કરી કે આ તો ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલો એક અજાણ્યો છોકરો, એને તમે તમારા ઘરની અંદર રાખો અને એ પોતે કે ભગવાન છે પણ શું નિશાની કે ભગવાન છે, કોની ખાતરી છે કે ભગવાન છે, બધાને ભગવાન થવું તો ગમતું હોય છે, એવી કુસંગીની આ મહેફિલની અંદર ચર્ચાઓ ચાલી અને ચર્ચાના શબ્દો એમના કાને પડ્યા ને હજી એવું અંતર બરાબર રંગાયું નથી, મનડું રંગાયા વિના ભક્તિ નહીં ભાવે, ઉપરથી રંગાયા પણ અંતરમાં હજી પૂર્ણ પ્રતીતિ નથી આવી એટલે એભલ બાપુ એકદમ ત્યાંથી મહેફિલમાંથી ઘરે આવે છે. એ વખતે બને છે એવું કે શ્રીજી મહારાજ છે ને જીવા ખાચરના દરબારમાં રહેતા હતા પણ આજે અહીંયા આગળ આવેલા છે દાદા ખાચરના દરબાર, એભલ પરિવારના દરબારની અંદર, અને બાપુને તો તમો ગુણ વ્યાપેલો છે અને ખુલ્લી તલવાર લઈને આવી અને દિલ્હીની અંદર દરબારગઢમાં પ્રવેશ કરે ત્યારે બે બાજુ બે રૂમો હોય છે જ્યાં બધા એના સાગરીતો ભાયાતો બધા બેઠા હોય, જેને હોકા મેડી કહેવાય, કોઈ મહેમાન આવે ને એને ત્યાં જ એટલી જેટલી સ્વાગતા કરવી હોય કરતા હોય. પણ આવી રીતે તમો ગુણની અંદર ખુલ્લી તલવાર લઈને ત્યાં આગળ અહીંયા આવ્યા અને ગમે તેવું બોલવા લાગ્યા અને કે ક્યાં છે સ્વામિનારાયણ, હું એનું માથું કાપી નાખું. એના સાગરી તો ને થયું કે જે બાપુ મહારાજને આટલા ભાવથી અહીંયા બોલાવી લાવે છે એનું માથું ફેરવું લાગે છે, આવું શું બોલે છે. એટલે એક દરબાર એમાંથી દોડતા જઈને દરબારગઢની અંદર જીવબા લાડુબાને વાત કરે છે કે બાપુનું માથું ફેરવું છે અને બાપુ તો આવી રીતે કંઈક અપશબ્દો ને ગમે તેવું બોલે છે. અને જીવબા લાડુબાને આગળ બાપુનો અનુભવ થયેલો છે કે જ્યારે એમને કંઈક આવો રજોગુણ તમોગુણ વ્યાપે ને ત્યારે તો એ શું શું કરી નાખતા હોય છે, એટલે કે હવે શું કરવું, પણ ભગવાન છે સાથે, કંઈ વાંધો નહીં. અને બાપુ તો ધુઆ ફુઆ થતાં થતાં અત્યારે જે વાસુદેવ નારાયણનો ઓરડો છે ને એ ઓરડાની અંદર એ વખતે જીવબા લાડુબાની સાથે મહારાજ ત્યાં આગળ હતા અને બાપુ સીધા એ જ ઓરડામાં આવ્યા, હવે શું કરવું. પણ એ વાસુદેવ નારાયણના ઓરડાની લીલાઓની અંદર આ પ્રસંગ નોંધ્યો છે અને એવું કહે છે કે જેવા એ ભલ બાપુ અંદર આવ્યા ને ખુલ્લી તલવાર છે આત્માને, ક્યાં છે સ્વામિનારાયણ. અને જ્યારે તમોગુણ વ્યાપેલો હોય ને ત્યારે તો માણસને કાંઈ, બાપા ઘણીવાર વાત કરે છે કે જ્યારે ક્રોધ વ્યાપ્યો હોય ત્યારે સગા બે ભાઈ હોય તો કે તું મને ઓળખેશ, કાંઈ કે કોઈ કોઈને તું મને નથી ઓળખતો એમ તું કોઈને નથી ઓળખતો ને, કાંઈ કે અંદર આસુરી તત્વનો પ્રવેશ થયો છે. તો એભલ બાપુએ જેવો અંદર પ્રવેશ કર્યો, મહારાજ તો ભગવાન છે ને, સમરથ શું ન કરે રે પ્રભુ પલમાં ચાહે શો કરે, ભગવાને સૂક્ષ્માતિ સૂક્ષ્મ રૂપ લઈ લીધું. ઉપનિષદની અંદર બ્રહ્મ માટે આવું કહેવાયું છે અને બ્રહ્મ થકી પરબ્રહ્મ પર છે તો જે બ્રહ્મ કરી શકે તો પરબ્રહ્મ તો કરી શકે. ભગવાન માટે એવું કહે છે અણુરણ્યાન મહતો મહિયાન, ભગવાન મોટાથી અતિ મોટા છે અને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે, ભગવાને અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી લીધું. એભલ બાપુએ દરબાર એલા ઉત્તરાબાદાબારના ઓરડામાં, વાસુદેવ નારાયણના ઓરડામાં જઈ અને મહારાજ માટે આમ તેમ શોધ તપાસ કરી, ઉપર નાટ એટલે કે આવા જે બિંબ હોય એના ઉપર જોયું કે ત્યાં ચડી ગયા, એ તો બધે જોયું ક્યાંય ન મળ્યા. હજી પણ એ પ્રસાદીનો પટારો એ જ ઓરડામાં અત્યારે પણ છે, એ પટારો ખોલ્યો એને થયું કે કદાચ આની અંદર પેસી ગયા હોય તો, અને એની અંદર જોઈને આમને તલવારે કરી અને એની શોધ શરૂ કરી કે જો હોય તો માથું ઉડાવી દઉં. બધી જગ્યાએ જોઈએ છે પણ મહારાજ ક્યાંય મળતા નથી. વાસુદેવ નારાયણના ઓરડાની અંદર પ્રવેશ કરો ત્યારે, આજે પણ પ્રવેશ કરીએ ત્યારે જમણા બાજુ, આપણો જમણો હાથ જે બાજુ હોય ને એ બાર શાખ અને ત્યાં જે બારણું આમાં આડું આવી જાય એની નીચે એક આટલો નાનો ગોખલો છે,

હમણાં જ અમે ત્યાં ગઢડા ગયા હતા, એ ગોખલો ફક્ત 1.25 ફૂટ આમ છે અને આમ 1 ફૂટ જેટલો, આમ 1.25 ફૂટનો અને આમ 1 ફૂટનો, એ ગોખલાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સૂક્ષ્મ રૂપ લઈને બેસી જાય છે. આમ બારણું ખુલ્લું છે એટલે ગોખલો લોક થઈ ગયો, બરાબર ને, દરવાજો એની આડો આવી ગયો. બાપુએ ચારેય તરફ જોયું પણ ભગવાન એને મળ્યા નહીં. આમે મેં હમણાં આગળ વાત કરી હતી ને કે આ ચક્ષુથી તો ભગવાન દેખાતા નથી, એ તો ભગવાન જેના ઉપર કૃપા કરે એને જ ભગવાન દેખાય. ભગવાન ત્યાં હતા, એ જ ઓરડામાં હતા, એ ભલે બાપુને દેખા નહીં. થોડી વાર પછી એનો તમોગુણ શાંત થયો, એ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને પછી પસ્તાવો કરે છે. આવા 2-3 પ્રસંગો એહલ બાપુના જીવનની અંદર બને છે કે ભગવાનને લાવે છે, પધરાવે છે, પરંતુ તરત ને તરત એને પ્રતીતિ આવતી નથી. ભગવાનની પ્રતીતિ કોણ કરાવે? તો સંતો જ ભગવાનની ઓળખાણ કરાવે. છેલ્લો એક પ્રસંગ કહીને ત્યારની કથા આપણે પૂરી કરીએ. શ્રીજી મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપ્યું હોય તો એવી રીતે ઘોડસરના દરબાર ઝાલમસિંહ બાપુ એમના જે માતુશ્રી હતા ને અંબાબાઈ, એમના માતુશ્રી હતા, એ બહુ ભક્ત હતા. તો ત્યાંની ગામની એક બાઈ અંબાબાઈ એ જેતલપુરના યજ્ઞમાં આવેલા છે અને જેતલપુરના યજ્ઞની અંદર મહારાજના એને દર્શન કર્યા ને એ મૂર્તિ એના અંતરમાં વસી ગઈ. એ બાઈ પાછી ઘોડસરની અંદર જઈ અને આ પ્રમાણે આની આજ વાત કરે તો ત્યાંના જે દરબાર ઝાલમસિંહ એના માતુશ્રી છે ને એણે કહ્યું કે મને એ ભગવાનના તું દર્શન કરાવ. ત્યારે એ બાઈ કહે છે કે આવતીકાલે જ સ્વામિનારાયણ ભગવાન અહીંયાથી વડતાલ જવાના છે અને નીકળવાના છે, પણ આપણા ગામમાં રોકાવાના નથી. એટલે આ તો ગામ ધણી છે ઝાલમસિંહ બાપુ, એટલે એણે, એટલે એની માતા જે છે એ રાજમાતા કહેવાય, એણે એના દીકરાને કહ્યું કે બેટા મારે ભગવાનના દર્શન કરવાના છે અને કહેવાય છે કે સ્વામિનારાયણ આવતીકાલે અહીંથી નીકળવાના છે, તો તું 2 મિનિટ માટે પણ આપણા ઘરે એને બોલાવી લાવ. એટલે પછી જે રસ્તેથી વડતાલ જવાતું હોય એને તો ખબર હોય, એ રસ્તે જઈ અને આ પ્રમાણે ઝાલમસિંહ બાપુ ઊભા રહી જાય છે. એણે સ્વામિનારાયણ ભગવાનને કોઈ દિવસ જોયા નથી. મહારાજ અને બ્રહ્મચારી બંને ચાલતા ચાલતા વડતાલ જઈ રહ્યા છે, શરૂઆતના વર્ષો છે, ચાલતા જઈ રહ્યા છે. મહારાજ આગળ છે ને પાછળ બ્રહ્મચારી. ઝાલમસિંહ બાપુ આવી રીતે રસ્તામાં રાહ જોઈને ઊભા છે. મહારાજ ત્યાં આગળ પધાર્યા ને એટલે ઝાલમસિંહ બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ મારા ઘરે તમે 2 મિનિટ માટે પધારો. મહારાજ જાણ્યું કે આને કાંઈ સ્વામિનારાયણ બોલે છે પણ કોણ સ્વામિનારાયણ કાંઈ ખબર નથી, એ ઓળખતા નથી. એટલે મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ તો પાછળ ચાલ્યા આવે છે, અમે તો એના સેવક છીએ. એમ કરીને મહારાજ આગળ નીકળી ગયા અને આને જોયું તો થોડી વાર પછી બ્રહ્મચારી આવે ને આવી મોટી જટા દાઢીને. મહારાજ કરતા બ્રહ્મચારીનું શરીર પણ થોડું સ્થૂળ મોટું હતું અને એને લાગ્યું કે ખરેખર મહાત્મા તો આ જ છે. મહારાજનું સુકલકડી શરીર હતું એટલે બ્રહ્મચારી આવ્યા ને એટલે એને પગ પકડી લીધા અને પ્રણામ કર્યા. બ્રહ્મચારીને થયું કે આમાં કંઈક નક્કી મહારાજે અને ભરમાયો લાગે છે અને એવા ભાવથી પ્રણામ કર્યા ને એવી રીતે બોલાવે કે મહારાજ અમારે ત્યાં પધારો, અમારું આંગણું પાવન કરો. એટલે બ્રહ્મચારી તો મહારાજની આવી બધી સાથે રહીને ક્રિયાથી પરિચિત છે. બ્રહ્મચારી પામી ગયા કે નક્કી કંઈક આમાં મહારાજનું જ કર્તવ્ય છે. એમણે કહ્યું કે ચાલો, મહારાજ તો વણ પૂછે આ ઝાલમસિંહ બાપુના ઘરે જઈને ઊભા રહે છે અને એની માતા મહારાજને જુએ છે ને તો એને પ્રથમ દર્શને પ્રતીતિ થઈ જાય છે, એના અંતરમાં શાંતિ થઈ જાય. હવે વાત બને છે ઝાલમસિંહની. ઝાલમસિંહ બ્રહ્મચારીને લઈને આવ્યા અને કહ્યું કે માં માં સ્વામિનારાયણ આપણા ઘરે પધાર્યા, એના ઓવારણા લે. સ્વામિનારાયણ તો ક્યારે નહીં પધારી ગયા છે. બ્રહ્મચારી એ વખતે સમજણ પાડે છે કે સ્વામિનારાયણ તો આ છે, હું તો એનો સેવક છું. એટલે પછી ઝાલમસિંહ બાપુ બ્રહ્મચારીને છોડી અને મહારાજને પગે લાગે છે અને એ વખતે પ્રશ્ન કરે છે કે સ્વામિનારાયણ, તમે સ્વામિનારાયણ ભગવાન છો તો તમે કેમ મને ઓળખાણ ન કરાવી, તમે કેમ ન કીધું કે હું સ્વામિનારાયણ છું? ત્યારે મહારાજ વાત કરે છે કે મારા સ્વરૂપની વાત હું કરું ને તો તમને પ્રતીતિ આવે નહીં, મારા સ્વરૂપની વાત તો મારા સંત અને શાસ્ત્ર કરશે. અને શાસ્ત્ર છે ને એ ભગવાનના લક્ષણ, સંતના લક્ષણ બતાવે અને સંત છે ને એ ભગવાનની પ્રતીતિ કરાવે. એટલા માટે અહીંયા આગળ પણ એહલ બાપુને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રસંગ છે પણ સંતોનો સંગ નથી ને, એટલે હજી એને પ્રતીતિ આવી નથી. જો આંખે કરીને જોવે છે, એની સાથે રહે છે, પણ સંગથી એટલે પ્રસંગથી પ્રતીતિ ન આવે. પ્રતીતિ તો સંતથી આવે.
અને સંતના સંઘથી એટલા માટે કીધું સંતોનો સંઘ કરો

સંત છે ને એ ભગવાનને ઓળખવાની દિવ્ય દ્રષ્ટિ આપે છે. ભગવાન પોતે કૃપા કરે, દિવ્યમ દદામિ મે દ્રષ્ટિ, ભગવાન પોતે પણ કૃપા કરે અને જો દિવ્ય દ્રષ્ટિ આપે તો ભગવાન ઓળખાય, અથવા તો સંતના સમાગમથી, સંતના સાનિધ્યથી ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે. તો એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં એભલ પરિવારની અંદર કેવી લીલાઓ કરે છે, પોતાનું સ્વરૂપ કેવી રીતે ઓળખાવે છે, એ પરિવાર પણ ભગવાનને કેવી રીતે ઓળખે છે એની અદ્ભુત ગાથા આવતીકાલે જોઈશું. દાદા ખાચરનું આખ્યાન, દાદા ખાચરનું જીવન સમગ્ર સત્સંગી માટે એક આદર્શ છે. એની નિષ્ઠા, દ્રઢતા, સમર્પણ, નિર્દોષ ભાવ, એક એક પ્રસંગ અદ્ભુત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને, મહારાજના સ્વમુખે આ તો વાત કહેલી છે કે સર્વોપરી ગુરુ આપણા સર્વોપરી એની ટેક, પેખો પંચ સંતો 500 ગુણાતીત તો એક. શ્રીજી મહારાજના સમકાલીન એમને દીક્ષિત 500 પરમવંશો હતા, એક એક અદ્ભુત હતા, પરંતુ એમાં જ્યારે ગુણાતીતની વાત આવે ને તો એ બરોબર કોઈ જ ન થઈ શકે. એવી રીતે ભક્તમાળાની અંદર બધા જ ભક્તોના ભાવ ભેગા કરે ને તો દાદા ખાચરને તોલ ન બને એવો અદ્ભુત દાદાનું જીવન છે. એટલે તો મહારાજે વચનામૃતના પાને પાને દાદા ખાચર લખાયું છે. અને કેટલાક પ્રસંગ તો એવા છે કે મહારાજે પોતા કરતાં પહેલું નામ એનું મૂક્યું છે. તો એ કુટુંબની અંદર એવી શું વિશેષતા હતી, મહારાજ વન વિચરણ દરમિયાન જ્યારે નીકળ્યા ને ત્યારે એવો દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા છે કે ગોદોહન માત્ર અમારે એક જગ્યાએ ન રહેવું. અને વન વિચરણ દરમિયાનમાં આપણે સૌ જાણીએ છીએ સત્તા સંપત્તિ સુંદરીનો ભારે ભારે યોગ થાય છે, અને કેટલાક તો ભક્તિભાવથી મહારાજને પોતાને ત્યાં રોકાવા માટે આમંત્રણ આપે છે. ભક્તિભાવ પણ મહારાજ જુએ છે. અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેણે નક્કી કર્યું હતું કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રોકાવવું, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાની બોલી ફેરવી નાખે છે. લોકની અંદર પણ એ વખતે એવું કહેવાતું, વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, શુરા બોલ્યા ના ફરે ફરે પશ્ચિમ ઉગે શુર. સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે ને તો એ લોકની અંદર પણ કોઈ વ્યક્તિ બોલે ને તો પોતાના વચન પ્રમાણે ચાલે રે. અને એટલા માટે લખાયું હતું, રઘુકુલ રીતિ સદા ચલ્યા, પ્રાણ જાય અરુ વચન ન જાય, કે અમારું એકવાર બોલેલું વચન ક્યારે ફોક ન થાય. આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રોકાવું. એ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ ગઢપુરની અંદર રહે છે. ગઢડું મારું, હું ગઢડાનું, એ કેદી નહીં મટનારું, એવું તો આ કુટુંબની અંદર શું વિશેષતા હતી, શું સમર્પણ હતું, એ ગાથા આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી

परम पूज्य योगी जी महाराज अनेक बार साधुता नो अर्थ करता के खंबू एज साधुता, खंबू एज साधुता। एना पर्याय शब्दों में कहिए तो सहन करवू। आपणी भारतीय संस्कृति जे छे के तमे सहन करो। श्री कृष्ण भगवाने गीतामां अर्जुन ने कह्युं, हे अर्जुन, आ बधा द्वंद्वो छे, सुख दुख, हरक शोक, मान अपमान, आ बधुं छे, तेने तू सहन कर। तान तेती शक्ष भारत हो। सहन करवाय। अने आपड़ा प्रेम परा योगी जी महाराज, एमने तो आपने एक सूत्र आप्यू, ये एमना जीवन द्वारा एमने उपदेश आप्यो के सहन शक्ति ए जबरो गुण छे। सहन करवाती पोताना हैयामां शांति वरे छे, आनंदना फुवारा छोटे छे, अने मोटा पुरुष जीवमांथी राजी थाय छे। आपणे कहीए के कोई मने बे ढोल मारी जाय अने सहन पाणी ताकत ना सहन करूं नहीं, पण समर्थ तका जगणा करे एनी आ वात छे। दरेक मोटा पुरुषोए એમના જીવનમાં આ સહનશક્તિ કેળવી છે, અને એ સહન કરે છે તો એમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે। અબ્રાહમ લિંકન પણ કહેતા કે મારા જીવનની અંદર મુશ્કેલીઓ આવે ને, અડચણ આવે કે આવું સુખ દુઃખ આવે, એ કહે છે હીરાને માણેક સમજો છું, પતંગ જેમ દોરી ખેંચે તેમ ઊંચી આવે છે, એ માણસ મુશ્કેલીઓમાં એ પોતે આગળ વધી શકે છે। ભગવાન સ્વામિનારાયણે પણ શ્રી હરિચરિત્રમાં સાગરની અંદર અનેક જગ્યાએ સહન કરવાના ઉપદેશો સંત ભક્તોને આપ્યા છે, જે આપણે પુસ્તકમાં જે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, તો એમાં ભગવાન સ્વામિનારાયણ શું કહે છે, હરિભક્ત દોષ વિના સહન કરે તેના પર હું પ્રસન્ન થાઉં છું। તો આપણે આ શિબિરમાં આવ્યા છે શા માટે આવ્યા છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને આપણે રાજી કરવા માટે આપ્યા છે, તો સહન કરે છે એની પર ભગવાન રાજી થાય છે। યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા હતા કે બે ભક્તો છે, એ કંઈ વાત વ્યક્તિમાં કે ચર્ચામાં એકબીજા ગરમ થઈ ગયા, ઉગ્ર થઈ ગયા, અને એક ભગતને ગુસ્સો આવી ગયો તો પેલાને ધોળ ઠપકારી દીધી, પેલો બિચારો પંપાડવા માંડ્યો, એટલે ભગવાન પોતે એકદમ ઊભા થયા। લક્ષ્મીજી કે શું છે, એકદમ આ તો હન્યપાત થઈ ગયો, એકદમ હું દોડ્યા કે મારા ભક્તને તમાચો માર્યો છે, તે મારે એની રક્ષા કરવા માટે જવું પડશે, આમ પંપારવા માટે જવું પડશે। ત્યાં તો ભગવાન આમ થોડે દિન પાછા આવ્યા, તો લક્ષ્મી કેમ મોટે ઉપાડે ગયા હતા, કેમ પાછા વર્યા, કે ધોબીએ ધોબી થઈ ગયા, શું થયું, પેલા બે હમી ઠપકારી, એટલે મહારાજ કે મારી જરૂર ના પડી, ભગવાન કે છે એમ। ભગવાન તો આપણને આ ઉપદેશ આપે છે એના જીવન દ્વારા, એટલે મહારાજ પોતે કહે છે સ્વામિનારાયણ ભગવાન કે જે સહન કરે એની પણ રાજી થઉં છું। કુંડરમાં શ્રીહરિ કહે, જેમાં જેટલી સહનશક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું, સહન કરે તેને પાયો અચળ છે। આપણે સત્સંગમાં સેવા કરે એનો પાયો અચળ છે, બરોબર છે, ગુણ ગ્રાહક બને એનો પાયો પણ અચળ છે,
પણ આ એક મહારાજ આપણને નવી જ વાત કરે છે કે સહન કરે છે એનો પાયો સત્સંગમાં અચળ થાય છે. તો કહેશો ભાઈ કેવી રીતે સહન કરવું, હવે આખી જિંદગી ખમવાનું? તો સહન કરે તો પાયો અચળ થાય ને. હરખા પટેલ આવ્યા હતા અને મૂળ અક્ષરમાંથી સદગુરુ ગુણાતીતાનું સાહેબ કે પટેલ પગ ધોઈને આવો, જો આટલું સહન ન થયું તો એમને સત્સંગ મૂક્યો પણ પોતાનો સ્વભાવ ન મૂક્યો. જો આટલું ખમી ગયા હોત તો સ્વામી એમાં શું ખોટું કહ્યું, આ ગાડલું બગડે એટલે સ્વામીએ પગ ધોઈને આવવાનું કહ્યું. હવે આટલું પણ સહન, આજે ઘર ઘરમાં ઝઘડા કેમ થાય છે તમે જોશો કે બાપ દીકરા હોય એને ઝઘડો થાય છે, ભાઈઓ ભાઈઓમાં ઝઘડો થાય છે, સાસુ વહુમાં ઝઘડો થાય છે. સાથી સહન શક્તિનો એકદમ અભાવ છે, એક શબ્દ પણ આપણે સહન કરી શકતા નથી. તારે યોગી મહારાજ તમે જુઓ એના જીવનમાં કેટલું બધું સહન કર્યું છે. સહન કરીને પછી આ વાત કરે છે, એમનો વાત નથી કરતા, સૂત્ર છે એ જીવન નથી ઘડતું પણ ઘડાયેલું જીવન છે ને એ સૂત્ર બનાવે છે. એમ યોગી મહારાજ આ સૂત્રમાં સહન શક્તિ એ જબરો ગુણ છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજે એના જીવનમાં 17 વર્ષ વિજ્ઞાનદાસ સ્વામીનો તિરસ્કાર, માન, અપમાન, ગાળો સહન કરી છે. 100 વાર ગુંભા પાટું માર્યા છે. યોગી બાપા કે ગુંભા મારે હું ઊભો રહું, બાપા તમે ભાગી ના જાઓ કે ના, આપણે કોઈક મારે આપણે અમાત કરીએ, અમાત ઓમ કરીએ. યોગી બાપા કે કશું જ નહીં, આમ જ ઉભો રહો, અપટો અદબ પલાઠીને ટકતા. કેમ કે આપણે ગુરુને રાજી કરવા છે, ગુરુના પગ ડાબીએ તો ગુરુ રાજી થાય, ગુરુને જમાડીએ પત્તર ધોઈને કે તો રાજી થાય, ગુરુની પથારી પકડીએ તો રાજી થાય, આ ગુરુ માણી રાજી થાય, આપણે ગુરુ રાજી કરવા. યોગી બાપા કે આ રીતે વાત છે, સમજ્યા? 40 વર્ષ ધોકા ખાધાસ, તૈયાર ગાદી પર બેઠા છે બાપા કે 40 વર્ષ ધોકા ખાધાસ, સમજ્યા? આમ તો આ નથી તોડવું પડે, કોઈ પણ વસ્તુ છે એ જોગી બાબા, જોગી બાપા હમણાં ને સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ હોય ને, સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ, એમ માનની મૂર્તિ પૂર્ણાનંદ સ્વામી એમ કહેતા, એમ સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ હોય યોગી મહારાજ સહન કર્યું, આખી જિંદગી સહન કર્યું છે દરેકનું. એકવાર પરમ પૂજ્ય યોગીજી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા, કડિયા શેરીમાં વિજ્ઞાનદાસ સ્વામીની સેવામાં હતા. બાપા રોટલી વણતા હતા અને ગુરુ વિજ્ઞાનદાસ આવ્યા. જોગી શું કરો છો? સ્વામી રોટલી વણું છું. એમ તે ગુરુ વેલણ લઈ અને એ હાથમાં માર્યું, નહીં તો એ અનેક વાર વેલણ માર્યા છે પણ બાપા કે બોલવાનું જ નહીં, નો કમ્પ્લેન એટ ઓલ. બાપા કહીશું તો કે જે આપણે સારા માટે કરવું છે, આપણે સહન કરવું છે તો ગુરુ રાજી થાય. બાપા તમને આમ બધું બોલે, ગારો બોલે, અફસરદર મૂર્ખો છું, બુદ્ધો છું કે ભાન નહીં તો ખોટું ના. બાપા કે આપણે આત્મા છીએ કે કડવા

જઈએ. બાપા કે ગુણાચવી નહીં કહ્યું કે આવા સાધુ તો ખાહડાવ મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય અને બીજામાં સુડા ગાદલામાં સુવાળી મૂકે તો પણ નરકમાં નાખે. આ શબ્દો બે સહન કરવાના, તો એ સહન કર્યા છે બાપાએ. અમતા યોગીમાં યોગીમાં નથી કહેતા, એમણે ઘણું ઘણું એના જીવનમાં સહન કરીને પછી આપણને આ વાત આપી છે. તો ગુરુ વેલણ માર્યું તો બાપા બોલ્યા નહીં, પણ ગુરુને પાછો દુર્વાસા જેવા હતા, રુદ્રનો અવતાર, તે જોડે હણસી પડી હતી પેલી લોઢી ઉતારવાની, તે હણસી લીધી. ગુરુના હાથ કોમળ હતા વિજ્ઞાનદાસના, તે હણસી લઈ અને અહીં ચૂંટણો ભર્યો, અહીં આમ ફેરવી અને આમ ખેંચ્યો, માંસનો લોચો કાઢી નાખ્યો. યોગી મહારામ કહેતા માંડ્યા, ગુરુ નિષ્ઠુર મૂકીને ચાલ્યા ગયા. તે વખતે હરગોવિંદાસ મહેતા હતા, એમણે કોઈ બાપા તમને આ ગુરુ આવું વગર વાંકે, વાંક હોય ને કંઈક કહેતો તોય આપણે ખમતા નથી, આ તો વગર વાંકે આવું કર્યું તમને એમને તો ભાગી જઈએ. તો કે ના, ગુરુ આપણને વળે ને ટોકે ને તો આપણે આગળ વધાય. ગુરુ ખમે કે સારા માટે કે. પછી બાપા કહેતા કે ઈયર હોય ઈયર, એને ભમરી ઝાલી લાવે, પછી ભમરી ઈયરને ઝાલી લે, ચટકા મારે. કેટલા ચટકા મારે કોઈને ખબર છે? કેટલા? 1000. બહુ કહ્યું, 32 કે 36 ચટકા મારે ભમરી. એમ કહે હવે ઈયર કેવી હોય? આ કોમળી હોય આના જેવી હું મારી, આવી 32 ચટકા કેવી રીતે ખમે? પણ જો ખમે ને તો ભૂચર છે ને એમાંથી ગેચર થઈ જાય, આકાશમાં ઉડવાનું નહીં જાય. તે બાપા કહેતા, યોગી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીનું પંક્તિ યાદ કરાવતા, શું કહેતા બાપા કે જેમ

કોણ કેટલું સહન કર્યું યોગી બાપાએ. જો આ યોગી બાપાનું જીવન ચરિત્ર તમે વાંચો તો ઘરમાં સાસુ વહુના ઝઘડા આપોઆપ મટી જાય, કે મારા સાસુજી કે મારા બા સારા છે, હજુ હોણસી વડે મને છૂટ્યો ખણીને મારો લોચો કાઢ્યો નથી. આજે વાત વાતમાં છૂટાછેડા બને છે. સાથી, સહન શક્તિનો અભાવ. જુઓ, ઇતિહાસમાં મોટા પુરુષ સહન કર્યું છે, કૃષ્ણ ભગવાને સહન કર્યું છે, રામચંદ્ર ભગવાને સહન કર્યું છે, સીતાજીએ સહન કર્યું છે. જ્યારે રાવણનો નાશ થયો અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન પોતે અયોધ્યામાં પુનઃ પધાર્યા અને પબ્લિક તો ભેગી થઈ ગઈ, આખું અયોધ્યા નગર ભેગું થઈ ગયું કે હો, રામ ને લક્ષ્મણ અને સીતાજી પધાર્યા. પણ ભગવાને આ લોકો માટે એક રચના કરી કે સીતાજી, તમે રાવણના ઘરમાં જઈને આવ્યા છો, જો તમે શુદ્ધ હોય, 100 ટચનું સોનું હોય શુદ્ધ, ત્યાં તમને કોઈ રાવણ વિશે ભાવ ન થયો હોય, એટલે કહે છે ત્યાં પણ તમે પતિવ્રતાનો ધર્મ રાખ્યો હોય અને શુદ્ધ સ્વરૂપ હોય તો અગ્નિ પરીક્ષામાં પસાર થાઓ. લો, અગ્નિમાં મરી જાય, માનું ભડતું થઈ જાય. તો સીતાજી આખા અયોધ્યા નગરીમાં દેખતા પોતે અગ્નિમાં પ્રવેશ કરે છે કે જો મને રાવણને ત્યાં હું રહી હોઉં, પણ મને રામચંદ્ર ભગવાનનો બીજો સંકલ્પ થયો હોય, કેવી રીતે મન કર્મ અને વચને દેહથી પણ જો થયો હોય તો અગ્નિ મને ભરખી જાય, જો ન થયો હોય તો અગ્નિ એકદમ શાંત થઈ જાઓ. બધા દેવતા અગ્નિ શાંત થઈ ગયું અને પછી રામચંદ્ર ભગવાન સીતાને અયોધ્યામાં પ્રવેશ આપે છે, એ બધા આપણે જાણીએ છીએ. પણ ભગવાન તો પછી રામ રાજ સ્થપાયું અને ભગવાન રામચંદ્ર રાજા બન્યા. તે પોતે તપાસ કરવા નીકળ્યા કે હા ભાઈ, ગામમાં બધું કેમનું છે. રાત્રે સીઆઈડી તરીકે તે ધોબીન ધોબણ બે બાસતો હતો, આ ઝઘડો થવાનો જ. ધોબી આખા બોલો છે, હમણાં ત્યાગલો સાંઈ કહ્યું ને, લવ્યો દરજી, એના બૈરાને ધમકાવ્યું અને એ કુવામ પડ્યો. સહન શક્તિ નથી. જો સહન શક્તિ હોત તો શું આવે, આપણા પતિદેવ છે, કહી ગયા, કશો આવતો નહીં, અને કહી ગયો હું હોજે બનાવી, મારી ભૂલ થઈ ગઈ. અને એ સહન બે જ લોઢો ગરમ થઈ ગયો, પ્રેશર કુકર ફાટે એટલે ખલાસ, નુકસાન જ છે એમાં, સમજ્યા. તે ધોબીને ધોમ વાંચતો હતો, ધોબી બોલ્યો કે હે, ઘરની બહાર નાખ્યા, આ ઘરમાં તારો ટોટ્યો નહીં, એ તો પેલો દશરથનો રામ છે ને, એ રાવણના ઘરમાં ગયેલી સીતા રાખ, હું ના રાખું, નેકાર મારા ઘરની બહાર, મારા ઘરમાં તારો ટોટ્યો ના જોઈએ. લો, અને આ ભગવાને કોનો કોણ હોભર્યું, એલ્યા રામચંદ્ર ભગવાન સીઆઈડી તરીકે નીકળેલા ને, કોને કોણ હોભર્યું, મારું આટલું પણ કલંક આવ્યું, લોકાપવાદ, લોક અપવાદ, લોકાપવાદ આવ્યો, એટલે ભગવાને હાંભરી લીધું હતો. પછી ભગવાન પોતાના મહેલમાં ગયા, પડી ગયા અને હવામાં તરત લક્ષ્મણજીને બોલાયા. એટલે લક્ષ્મણજીને એમ મનમાં કહી, મોટા ભાઈ ફરમાન કરશે, પારવાનો હોય તો આજ્ઞાંકિત સેવક હતા, એટલે કે તમારી ભાભી અને અમારા ઘરવાળા સીતાજી જાઓ, વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂક્યા હોય, આ વાત કરી. લક્ષ્મણજી દિલગર થઈ ગયા, પણ આ આજ્ઞા થઈ, ઉપરથી ઓર્ડર આવે એટલે શું કરવું, જેમ મધ્યસ્થ કાર્ય ઓર્ડર આવે ને, એમાં ઉપરથી ઓર્ડર આવ્યો, આ કરવું શું. એટલે લક્ષ્મણજીએ રથ જોડ્યો અને રથ લાવ્યા, સીતા માતાને હેડો. તો સીતાજીના મનમાં કે આજે રવિવાર છે, મારા દિયરજી લક્ષ્મણ વીરા ચોપાટી પર લઈ જશે અને આઈસ્ક્રીમ ખાઈશું, હે સ્વીટકોર્ન ખાઈશું કંઈક, હે ઉબાડિયું ખાઈશું કંઈક, સુરતી પોંખ ખાઈશું, રવિવાર છે ને, ચાલો. તૈયાર થઈ ગયા, રથમાં બેઠો સીતાજી, લક્ષ્મણ વીરાએ રથ હાંક્યો. ત્યાં લગીને વાત નથી કહેતા, ઋષિનો આશ્રમ આવ્યો એટલે એના મકા રિસોર્ટ હશે કંઈ, ખર શું કરશું, રિસોર્ટ, એ સ્વિમિંગ પુલ છે, બાથ હશે, નાસ્તા બાસ્તા. અને ઉતર્યા અને તરત પછી પેલું ફરમાન જાહેર કર્યું લક્ષ્મણજીએ,
કે મોટા ભાઈની આજ્ઞા છે આપણા પતિદેવની અને મોટા મારા ભાઈની, કે હવે તમારે મારી સાથે પાછું આવવાનું નથી, તમારે કે શું કરવાનું છે, અહીં વાલ્મીકિ ઋષિના આશ્રમમાં બેસવાનું છે. તો સીતાજી આ ફરમાન કર્યું તો સીતાજી આમ દિલગીર થઈ ગયા અને લક્ષ્મણજી ચોધાર આંસુ રડી પડ્યા. લક્ષ્મણજી રડતા જોઈને સીતાને રડવું આવ્યું, એટલે પછી આશ્વાસન આપે લક્ષ્મણજી, તારે ભારતના સન્નારી કહો, આ સીતા માતા કહો, કેવા શબ્દો બોલે છે. કે લક્ષ્મણજી છેલ્લાનું 11મું વતનામત ઘેર જઈને નિરોતે વાંચજો, ચા પીતા ચા પીન, કોફી પીએ કોફી પીન, અને ચા કોફી ના પીતા ઉકાળો પી, શાંતિથી વાંચજો પંખો ઉપર ચાલુ કરી. તો શું કહે છે આ સીતાજી કે લક્ષ્મણજી તમે સહેજે દીર્ઘી ન થશો, રઘુનાથજી અતિ કૃપારુ છે. કેવા છે? આજના બૈરકો તમારા ડોરા ફૂટી ગયા હતા, બધાને દેખતા હું મેં અગ્નિ પરીક્ષા આપી છે કે મારો ધોબો કે તમારા કોણ કાચા છે, તમારા ડોરા ફૂટી ગયા છે, હું શું તો સ્વરૂપ છું. સીતાજી નો નો કિંગ દસ નો રોંગ. શું કહે છે સીતા? આર્ય સંન્યારી શું આપણી ભારતની સંસ્કૃતિ છે. શું કહે છે સીતા માતા કે રઘુનાથજી અતિ કૃપારુ છે, તે લોકાપાસ સારું મને વનમાં મૂકી અને પોતે હતા રામચંદ્ર દુઃખી થતા છે. મારે તમે લક્ષ્મણ વીરા કહેજો સીતાને તો કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી, સુખેથી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં બેસી અને તમારું ભજન કરશે. વિચાર કરો, અત્યારે તો છૂટા છેડા શું કોર્ટમાં ઉભો રાખીને લે અને આજીવિકા પણ લે. એકને લીધા 11 લાખ રૂપિયા લીધા, બોલો સ્વામિનારાયણ ભગવાનની. પાછું બીજો વિઘ્ન આવ્યું, બીજો જયારે પછી રાસુ યજ્ઞ, અરે બોલો અશ્વમેધ યજ્ઞ થાય છે, સજોડે બેવાનું, સજોડે જોડા હૈ જ નહીં, સ્ત્રી પુરુષ ભેગું બેવાનું, ધર્મપતિને લઈ બેવાનું યજ્ઞમાં તો જ ફળ મળે. તો હવે સીતાજીને બોલાયા, તારે પેલા લવને કુશ બે લઈને આવ્યા, તે કહેતા મોબાઈલ એવું કંઈ હતું નહીં. તો કે હારો લવનો જન્મ તો આ કુશ ચોથી લાવી બીજો, પણ એમ એવું બનેલું કે ઋષિ આંખે અપંગ હતા અને લવને આમ ઝૂલાવતા હતા અને આ છોકરો તો બોટલો પીધેલ નહીં, હોમી છાતી દેલો કુદીને બહાર પડેલો અને ઋષિ આમ મારા હારું ખોલ્યું ખાલી લાગે, હા હા એમનો પેલી આવશે અને મને શાપ દેશે, પેટોળીને બચાવી જાય, કલ્પના કરશે, હાય હાય શું કરીશ. એ પેલો ડર પડ્યો, ડાભ કુશ સંસ્કૃત લઈને આમ કંઈ મૂક્યો, છોકરો થઈ ગયો. એટલે સીતાજી કે આ બે ચોથી આવ્યા. પછી સીતાજી કહે છે પૃથ્વી માતાને પ્રાર્થના કરે છે, જો આ બીજું કલંક આવ્યું, નિષ્કલંક હતા છતાં, કે હવે હું તારું ફરજન છું, હવે મારે જગ્યા આપું તો હું સમય જઉં, હવે મારો છેલ્લો જન્મ છે, પણ કદાચ રામચંદ્ર ભગવાનની ઈચ્છા થઈને જન્મ હોય તો જન્મ જન્મ મારા પતિ કોણ થાય? રામચંદ્ર ભગવાન. કંઈ ધરતી અત્યારે હોય તો બાઈ શું કે આ કાર મૂકો, હાથ ધોવા, મારે હોમે ના થાય, બોલો સ્વામિનારાયણ ભગવાન. અને કોર્ટમાં ઊભી રાખીને પૈસા લે, કારણ કે આ સહનશક્તિનો અભાવ છે. માટે આ સહનશક્તિ રાખવાની છે. યોગી મહારાજ એટલા હારું તો કીર્તન બોલતા કે જુઓ બસ કૃષ્ણ ભગવાનને કેટલા દુઃખ આવ્યા છે, પણ આપણે ટૂંકમાં કારણ કે સમય ઘડિયાળ ઊભું નથી રહેતું, કોંટા ઝાલી રાખે તો ખરું છે. તો કૃષ્ણ ભગવાન આ લોકમાં આવ્યા કેટલું બધું દુઃખ આવ્યું છે, તે મહારાજે મુક્તાન સ્વામીને વાત કરી અને જાગા સ્વામીએ ને ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે જુઓ વસુદેવ દેવકી બંદરયા, જુઓ વસુ

ગુણાતીતાન સ્વામી કહે છે સંસારમાં સુખ એવું જણાય છે પણ સુખ નથી. જણાવવું એ વસ્તુ જુદી છે અને હોવું એ વસ્તુ જુદી છે. આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આપણને એમ લાગે બે પાટા ભેગા થાય છે બામાં, પણ જો બે પાટા ભેગા થાય તો આપણે ઘર ભેગા થઈએ નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન. જણાય છે થતા નથી. આપણે ડોલ હોય, ડોલમાં આપણે આમ લાકડી બોલીએ તો લાકડી વાંકી જણાય છે, છે વાંકી નથી પણ જણાય છે. એમ સંસારમાં સુખ છે જ નહીં, પછી સુખ ક્યાંથી મળે? તમે વિચાર કરો, આ સંસાર અસાર છે એમાં સુખ ક્યાંય છે? એમ કે સદગુરુએ

લોળ જ્યાં જુઆ ત્યાં દુઃખની થાય વાત જોરે લોળ સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. એટલે તુલસીદાસ મહાત્મા કહે સુરપુર નરપુર નાગપુર એ તિન મેં સુખ નાહી, કાં સુખ હરી કે ચરણ મેં કા સંતન કે ભાઈ. એટલે શ્રીજી મહારાજ અનેક વાર પરમહંસો કહે હે પરમહંસો શાંતિ તો એક નારાયણના ચરણાવિંદમાં છે, મારે સહન કરવું જ પડે. સહન કરવાથી આપણને સુખ શાંતિ ખૂબ મળે છે. જુઓ ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ્યા, એમને કેટલા બધા દુઃખ આપ્યા છે અજ્ઞાની માણસો, એ જોયું તો આપણને કઈ દુઃખ લાગે. બાપા કહે છે આપણા કરતા ઉતરતાને જોવું, આપણે ચઢિયાતાનું જોઈએ છે. અત્યારે સુરતની અંદર, વડોદરામાં, મુંબઈમાં લાખો માણસ ફૂટપાથ પર સુઈ જાય છે, લાખો માણસ ફૂટપાથ પર સુઈ જાય છે, બધા ઊંઘાઈ જાય છે. એના કરતા ભગવાને મને 10x10 ઓડી આપી છે, ભગવાને મને સુખ્યો કર્યો છે. લો આમ જો આમ જોતો નથી ભગવાને આપણે સુખ સમજણ કરશો સુખ થશે, આમ ચાઈ મળશો તો તારું બંધ અને આમ કરશો ઉઘરી જશે. બસ એક ભાઈ છે અકર્મીના પડિયા કોણા હારા, એટલો બધો ગરીબ કે પગમાં ચંપલ કે સ્લીપર લાઈન પહેરવાની એની તાકાત નહોતી. 5-6 રૂપિયાનું ચંપલ ખદે હોંગવારીમાં તો પછી ખાઈશું તો બીજા એમ થાય હો શું મારા કર્મની કઠણાઈ, ચંપલ સ્લીપર બૂટ પહેરવા નથી મળતા. એક દિવસ બરોબર આનંદમાં હશે અને રવિવારનો દિવસ હશે, વડોદરા સ્ટેશન પર ગયો અને એને જોયું કે હો ખૂબ આનંદ, રજોગુણ તમામની પર હશે, તે વખત સત્વગુણ વર્તો છે. એક મર્સિડીઝ ગાડી આવી, એના મને આ શેરે કેવા બૂટ પહેર્યા છે અને કેવા મોજા પહેર્યા છે. મર્સિડીઝ ગાડી ઊભી રાખી ડ્રાઈવરે, પછી ડ્રાઈવર ઉતર્યો અને બહાર ઉઘાડ્યું તો જોયું પેલો આમ જુએ શેઠે કેવા બૂટ પહેર્યા કેવા મોજા, પછી એને 2 ઇંચ પગ જ નતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, પેલા ચપકારો થઈ ગયો કે કોક દાસ સ્વામિનારાયણ બાપા દયા કરશે, પ્રમુખભાઈ દયા કરશે, લ્યા હું કઈક ચંપલ બૂટ લીપલાઈ પણ આ ક્યાં પહે છે. લ્યો હું એના કરતા બહુ સુખ્યો છું એમ. આપણને બાપાએ ઘણું ઘણું આપ્યું છે બાપાએ, હવે આપણે પેલા સામું જોઈએ છીએ. ઘણી વાર પૈસા મારણ લે, હમણાં આવશે સુખી માણસનું પહેરણ, બહુ થા ધોલ મારી મળું રાતું રાખતા હોય. આપણા વિવેકસાગર સ્વામી કહે છે ક્યાંથી ખોદી રહે તો એ જાણે કે મગરના ચોમડાના બૂટ બહુ સારા હોય, મગરનું ચોમડાના બૂટ એ પહેરી કોક આવ્યો મારો બેટો અને પાછો મર્સિડીઝમાં ઉતરે અને સફારી શૂટ પહેર્યું હોય મારો બેટો ખરેખર સુખ્યો છે. પણ એ બૂટની અંદર પેલી ખીલી રાખતી હોય ને આમ, એ કોણ જાણે લ્યા, કોણ જાણે, એ જ જાણે કેમ મજા છે. કઈ નહીં ઢોલમાં મળું રાતું રાખે, મારે સુખ ભગવાન પાસે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આણંદ પાસે સામરખા ગામ છે તેમાં બિરાજમાન હતા અને આણંદના હરિભક્તો મહારાજને કહે છે મહારાજ અમારે ગામ પધારો. મહારાજ કહે છે હમણાં નહીં આવું, નો ટાઈમ. ઓ બાપા બહુ દયા કરો, કારણ બાપા ગામ નજીક છે, આમ ઢેખરો મારે પોકે એવું છે, મારે પધારો મારા બાપા, મારા પ્રભુ તમે પધારો. મારા સમજાવે પણ હરિભક્તો આગ્રહ નહીં દુરાગ્રહ રાખ્યો. મારા કે હાલ ભલે કરો કંકુણા આવીએ છીએ અમે. એટલે હરિભક્તો હરખ ફૂદડા થયા, સ્વામરખાથી આનંદ 2-4 કિલોમીટર સે આવી ગયા. ભાઈ ભાઈ તૈયારી કરી, મહા કે હેડો સમય પ્રમાણે મહારાજ પોતે સ્વામરખાથી નીકળ્યા. વચમાં એક ઝાડ આવે છે ત્યાં મારા આખો સંઘ ઉભો રાખ્યો, સંતો પાર્ષદો હરિભક્તો બધાને ઉભા રાખ્યા. મહારાજ કહે હોભરો ભાઈ આપણે આણંદમાં જઈએ છીએ, આણંદમાં આપણું ભવ્ય સ્વાગત થવાનું છે. વડોદરામાં જે સ્વાગત કરે છે સયાજીરામ મહારાજા ગાયકવાડ સાહેબ, એના કરતા આપણું મોટું. ભલે સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો. પણ શ્રીમંત ગાયકવાડે સરકારે સામયું કર્યું ને સ્વાગત,
એ તો આપણું ભવ્ય સ્વાગત, સ્વાગતમ, શુભ સ્વાગતમ, આપણું અદભુત દિવ્ય સ્વાગત થવાનું છે. પણ મહારાજ કહેતા મારી એક આજ્ઞા છે, આનંદમાં આપણું સ્વાગત થશે, પણ તે વખતે કોક આપણી પર ધૂળ નાખે, કોકરા નાખે, છોણ નાખે, હુરીઓ બોલાવે, તો કોઈએ એક શબ્દ બોલવાનો નથી. સંતો સાવધાન, કારણ કે દેવાનંદ સ્વામી જેવા હતા પત્તર રાખતા, ઓમ કરે પત્તન સો ડટન, જય સ્વામી. ગોપાલ સ્વામી જેવા હતા એ ઓમ કરી બગલમાંથી વાર ખેંચ નાખે, આ તારો રંગીદાસ, જય સ્વામિનારાયણ. વ્યાકરણ સ્વામી જેવા હતા મરેલા ઘોડા બેઠા કરે એવા. એટલે સંતો તમે વચન છીંચો, તમે કોઈ ઝાડ ના કે ઢેકલા ના કે હુરીઓ બોલાવે, અપશબ્દો બોલે, તો તમારે એમ નહીં કે જા મારા તારા સત્યાનાશ જાય તારું, બોલવાનું નહીં. બસ મહારાજે આદેશ આપ્યો, શિક્ષાપતિ યાદ કરજો, કોઈ કુમતી વાળા કોઈ મારે ગાળો દે તો એને સહન કરવું, એનું ભૂંડું થાય એવો સંકલ્પ ના કરવો. પાછો આ બધું ના બોલીએ કદાચ, પણ પાછું એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ નહીં કરવાનો. સંતો સાવધાન. અને હરિભક્તોને કહે છે, કાઠી દરબારો હતા દાદા ખાચર ને પેલા બે ચર ચાવડા બધા ભગુજી, કોઈએ તલવાર ઉગમવાની નથી, હાથ ઉગમવાનો નથી, ભાલો કશું નહીં, આંખ પણ કરડી કરવાની નથી. બસ અહો ગુલાલ, અહો અહો ગુલાલ, બસ નીચી. મહારાજે વોર્નિંગ આપી અને પછી સામગ્રી સંઘ આગળ ચાલ્યો, ઝાડથી આગળ ચાલ્યો અને આણંદમાં પધાર્યા. અત્યારે જો તમે આણંદ ગયા હોય તો બોલો અશોક સ્તંભ છે, ત્યાં આગળ શ્રીજી મહારાજ પોતે પધાર્યા. ત્યાંથી ઊંડી શેરી મઠ્યો ચોરો છે, ત્યાંથી પધાર્યા. ત્યારે અજ્ઞાની માણસ હતા એને ઉશ્કેરણથી શ્રીજી મહારાજ પર છાણ નાખ્યું, સંતો પર છાણ નાખ્યું, ઢીખલા નાખ્યા, હુરે હુરે સ્વામિનારાયણ, હુરે હુરે. પણ મહારાજની આજ્ઞા હતી, બે ચાર ચાર હાથ ગયો, પણ તરત મહારાજ કે જો ભગવાનની આજ્ઞા લો, ગુરુદ્રોહી અને વચનદ્રોહી થશો, એટલે બધો હાથ. અને પછી ત્યાંથી આપણે આપણું ગોયું તળાવ છે, ત્યારે આણંદ આપણું મંદિર થયું છે શિખરબદ્ધ, અને ત્યાં ગોયું તળાવ છે, એની હમે હનુમાન બાપા બેહાડ્યા. આજે હનુમાનજીનો વાર, જાય કષ્ટભંજન હનુમાન દેવની છે. તો મહારાજ તો ત્યાં પધાર્યા. પછી મહારાજ કે સંતો હરિભક્તો બધા હોંભળો, કે આપણે મોટો દિગ્વિજય કર્યો, ઈરજીઓ ગઢ સ્થિતિ ના આવ્યા. અરે કાશી દરબારો કે શું મહારાજ, અમે આવી મૂછો રાખે, હવે અમને કોઈ નોકરીમાં નહીં રાખે. મેં હારા કાથી હારા બાયલા જેવા હતા, પેટલા પેટલાના ઈજળા જેવા જ મારા હારા કે છે. આ ભગવાન હતા ને એનું, અમે હતા ને આ ભગવાનનું અપમાન કર્યું. મહારાજ કહે છે એવું કશું છે નહીં, જુઓ આપણે લડાઈ કરી હોત, તમે કાઠી દરબાર તો સુરવીર છો, ભગુજી સુરવીર છે, કેવો જો ખબર ને મતાળાને એક જ ઘા માર્યો તો ઘોડા હાથો વધારી નાખ્યો, પણ તરબૂજ વધારે એમ, ભગુજી જેવા. કે ભગુજી તમે આમ સંગ્રામમાં ચડ્યા હોત તો પાંચ દસ એના મોણામાં, એકાદ બે આપણું મરો તો આપણે ખેડાની જેલમાં જવું પડત, અને ફરી આણંદ ગામમાં આપણા પગ મુકાત નહીં, આપણે ખમી ખીધું, કશો વાંધો નહીં મારી. પછી મહારાજ ના આ બ્રહ્માનંદ સાહેબ કે એટલો બધો ગુલાલ ના કર્યો, અઠવાડિયા લગીને માથાની ગુલામને છોણ જશે નહીં. મા કે સારું છે. પછી તો મહારાજ ત્યાં સ્નાન કર્યું હનુમાન બાપાને કુવે, અને પછી મહારાજ પોતે વડતાલ પધાર્યા. પછી આણંદમાં માણસ દેવીને આસુરી સંપત્તિ આવું કામ કર્યું, પણ દેવી સંપત્તિ વાળાને વિચાર હારો કે સંત સંત આપે જાત હે, રાજ ધર્મ અરુ વંશ, તુલસી તણે દરણ ના દીઠા, રાવણ કૌરવ કંસ. એટલે આણંદના માણસો સમજુ હતા, દેવી હતા, એ વડતાલ ગયા અને મહારાજની માફી માગી કે મહારાજ હવે તમે અમારા ગામમાં પધારો અને અમારી આ ભૂલ થઈ ગઈ છે, અમે આખા સમગ્ર આણંદ ગામ બધી આપની માફી માગીએ છીએ, છોરું કછોરું થાય પણ માવતા કમર. મહારાજ માટે રાજી રહો, અમારા ગામમાં પધારો, દયા કરો અને અમારા ગુના કરોડો નહીં અબજો ગુના માફ કરો. મહારાજ કે અમારે તો સમતમાં યોગ ઉચે છે, અમારે તો એમાં હરખ શોખ છે જ નહીં. અને પછી મહારાજ સહન કર્યું, ખમ્યા. તો શાસ્ત્રી મહારાજ યોગીમાં કેવો આણંદનો સત્સંગ થઈ ગયો, આપણે ડૉક્ટર સ્વામી મહંત સ્વામી જ્યાં સંતોની ભેટ મળી. પછી શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે આણંદનો ધર્માદો દાનનો ખરડાવો એટલો બધો થતો કે પહેલું ગાડું વડતાલમાં હોય અને એનું છેલ્લું ગાડું છે આણંદમાં, એટલો ધર્માદો. અને આપણે અંબાલાલ કલ્યાણી યોજના એ દાદો ધર્માડો કરતા, તો જો આ સહન શક્તિ કરી
તો આણંદમાં સત્સંગ વધ્યો છે. માટે યોગીજી મહારાજ કહેતા સહનશક્તિ એ જબરો ગુણ છે. એક નાનું દ્રષ્ટાંત આપ્યું, કારણ કે આ તો બધું કેવું આપણે દ્રઢ કરવાનું છે. બીજી તો સ્વામી કહે ને આ વાતો હવે મિયા ટોણે મિયા ફૂસકો, પણ આ શબ્દો સાંભળ્યા હોય તો કોક વાર આપણી વૃત્તિ પાછી વરે કે આ સત્સંગમાંથી કંઈક લઈને જજો. નહીં કે પ્રભુ સાહેબ કહે તારે માથે નગારા વાગે મોત ના, એમ નહીં, સહન કરવાનું છે. આપણે સહન કર્યા અને કોઈ પણ વસ્તુ બનતી નહીં. નો પેઇન નો ગેઇન. એક વાંસળીની કથા શોર્ટ સ્વીટ એન્ડ સિમ્પલમાં કહી દઈએ, કારણ કે ગડિયા તો કોટા ઉભા રાખું તો ઉભા રહે એવું છે. વાંસળી કહો, મોલ્લી કહો, એને બધી ગોપીઓ પૂછે છે કે અલી તે એમાં શું પુણ્ય કર્યા છે કે ભગવાનના ઓઠ પર તો ચોટી રહ્યો 24 અવર્સ, ભગવાન હુવે તો પડખે મૂકે છે અને આખો દાડો વોહરી વગર, કે ત્યાં શું કર્યું છે? તો વાંસળી કહે છે એક શબ્દમાં કહું કે ડિટેલ, કે એક શબ્દમાં કહો અને ડિટેલમાં કહો. મેં સહન કર્યું છે. તો એના પર એક ભક્ત કહ્યું એક કીર્તન બનાવ્યું છે કે

વિંધાવું પડે. એમાં પણ જીવ છે. જગદીશચંદ્ર બોઝ પછી કહ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું વનસ્પતિમાં જીવ છે. મહાકેવ પૂર્વ દેશમાં વિચરણ કરતો હતો અને અઝાડ નાગડા બાવાની જમાત હતી અને નીલકંઠ મણી ધાવા તે એક બાવો કહે છે, એ નીલકંઠની ધરાત વોટ આર યુ ડુઈંગ. પેલી લીલી ચાંદડાની ભાજી તું મારા કે નહીં નહીં મુનિ એસા કર્મ ક્યાં ઉસમે જીવ હૈ દુઃખ નહીં. પછી તલવાર લઈને દારો પડેલો દેખ્યું છે હમણાં ભૂટ ઉડાવી દઈશ. મહારાજ કેટલા બધા નિર્ડર બધા હોય, ગોચીના પાડા જેવા હોય અને આમ તલવાર ઉગાડીને દારો. મહારાજની ઉંમર કેવી, બહુ તો 12-13 વર્ષની છે લ્યા. આ તલવાર હગીને ત્યાં કાપે. મહાકા નહીં નહીં નહીં મહાકા આટલો બધો દયારૂ સ્વભાવ છે એટલે એમાં જીવ રહ્યો છે કહેવાનું. એટલે વનસ્પતિને પણ ભૂખ તરસ તાડ બધું લાગે, કાપો એને દુઃખ થાય, પણ જળ સંજ્ઞામાં જીવ છે. શિયાળામાં ઠંડી પણ લાગે, ઉનાળામાં તાપ પણ લાગે, પણ પરોપકાર્યનો આત્મા છે એટલે બધું સહન કરે છે કે વન

વિંદાવું પડે. અચાનક એક દિન એ તો કારીગર ને હાથ આવી અંગડા વિધાણા એના સરાણે ચડે રે બાગ્યા પેલો વસલડી ને એ વેધાવું પડે. જજમેન્ટ આપી દે છે હવે જે આજનો વિષય છે. સહન કર્યાથી એને સામરિયાએ વાલી કીધી, સહન કર્યાથી એને સામરિયાએ વાલી કીધી, વારે વારે.

0: હું પડે મારે ભગવાન સ્વામિનારાયણને એ પ્રમુખ સ્વામી મારે પ્રાર્થના કરે કે અમને સહનશક્તિ જે બધો ગુણ છે એ સહન કરવાથી આપણા હૈયામાં આનંદના ફુવારા છૂટે, મોટો જીવમાંથી રાજી થાય છે, તો અમને સહન કરવાનું બર મળે એ જ પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.
1: પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને ખૂબ બળપૂર્વકની વાતો કરી. સહન શક્તિ એ જબરો ગુણ છે એવું યોગીજી મહારાજનું વાક્ય યોગી ગીતામાં છે, એ આપણા જીવનમાં સારધાર ઉતરે એવી દ્રષ્ટાંત સહિત આપણને આ વાત સમજાવી. હવે આપણે 10 મિનિટ માટે રિસેસમાં જોડાઈશું. રિસેસમાં જતા પહેલા આપણે એક ખાસ સૂચના સાંભળી લઈએ કે શિબિર આપની આપણે થોડીક ટૂંકાવી છે. 5 ને 30 આપણે શિબિર પૂર્ણ કરવાના છીએ. દોર દોરથી બધા હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ શિબિરમાં ઉપસ્થિત થયા છો, તો સાંજે 5:30 વાગ્યા પછી જે હરિભક્તો અહીંયા રોકાવાના હોય, એમને અહીંયા ભોજન લઈને જવાનું હોય, એવા ભાઈ તમામ હરિભક્તો અત્યારે આંગળી ઊંચી કરશે કે સાંજે શિબિર પૂરી થયા પછી અહીંયા ભોજન લઈને જે જવાના હોય એ ઊંચી આંગળી કરશે. એટલા માટે આ જાહેરાત કરું છું કે પછી સાંજે આપણે ભંડારી સ્વામીને આ વાત કરી શકીએ કે અમારે આટલી રસોઈ બનાવવાની છે, પછી અત્યારે આંગળી ઊંચી નહીં કરો પછી હાજરાવાની છે, પછી અત્યારે આંગળી ઊંચી નહીં કરો પછી

नमः। शाहजहाँ पुत्र दारा था, एने कोई विद्वान पासे थी थोड़ी उपनिषद की बातों सांभरी, एटला बधा प्रभावित थया। एने एम थयुं के उपनिषद नो आपणे उड़ाणपूर्वक अभ्यास करवो जोईए, એટલે સંસ્કૃત ભણ્યા। ઉપનિષદ ભણવું હોય તો એને માટે સામાન્ય સંસ્કૃત ના ચાલે, બહુ આમ હાયર લેવલનું સંસ્કૃત ભણવું પડે। તો એ સંસ્કૃત એ દ્વારા ભણ્યા અને એટલું ઊંડાણપૂર્વકનું ભણ્યા કે એણે ઉપનિષદનું ભાષાંતર કર્યું છે, એટલો એને ઉપનિષદમાં રસ પડેલો। ઉપનિષદ ભણ્યા પછી એટલા બધા આનંદમાં રહેતા કે લોકો એને પૂછતા કે કેમ તમે આનંદમાં રહો છો, કે હું વર્ણન નહીં કરી શકું, એટલો એને ઉપનિષદમાંથી આનંદ મળેલો। એણે પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું કે આવી વાત આ દુનિયા ઉપર પડી છે પણ એમને એમ જતી રહેશ તો લોકો જાણે, એટલે એણે પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું। એ ભાષાંતર પછી નજીકના દેશોમાંથી બીજા દેશોમાં ગયું અને જર્મનીમાં પહોંચ્યું। હવે કોઈ પણ ભાષાંતર થાય ને એટલે એ મૂળ તો ફોર્સ રહે જ નહીં, એમાં થોડુંક તો આમ એ ઘટી જ જાય, જે મૂળ રહે જ નહીં, પણ છતાંય એનો એટલો બધો પ્રભાવ તે જર્મનીમાં ગયું તો જર્મનીના એક તત્વચિંતક શોફન હોવર એણે આ ભાષાંતર વાંચ્યું એની ભાષામાં, એટલા બધા પ્રભાવિત થયા કારણ કે એમાં ઉડા ઉતરેલા હતા, અધ્યાત્મ માર્ગની દિશાવાળા હતા। 24 કલાક ઉપનિષદ સાથે રાખતા, ઉપનિષદ સાથે જ હોય, સૂઈ ગયા હોય તો ઓશિકાની બાજુમાં ઉપનિષદ હોય, રાત્રે ઉઠે તો કંઈક વિચાર આવે તો ઉપનિષદ ખોલતા। એણે ઉપનિષદ માટે એક વાત લખી છે, ઉપનિષદ્સ હેવ બીન ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ વિલ બી ધ સોલેસ ઓફ માય ડેથ, દેર ઇઝ નો સ્ટડી સો બેનિફિશિયલ એન્ડ ઇલિવેટિંગ એઝ ધેટ ઓફ ધ ઉપનિષદ્સ, વન ડે ઓર ધ અધર ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ ફેથ ઓફ મેન કાઇન્ડ। આવો તો ઘણો બધો મહિમા ઘણા બધાએ કહેલો છે એ ઉપનિષદમાં, ભગવાનના સુખની વાત કરી છે। ગઈકાલે આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનના આધારે કરી હતી, આજે આ ઉપનિષદના આધારે થોડીક કરું છું। એમાં તૈત્રીય ઉપનિષદ છે, એનું એક પ્રકરણ છે આનંદવલ્લી, એની અંદર ભગવાનના સુખનું વર્ણન લખ્યું છે। પહેલાં મનુષ્યનું સુખ ગણાયું કે મનુષ્ય હોય અને યુવાન હોય અને સશક્ત હોય, યુવાન હોય પણ માદલો હોય, પાછો એને રોગ થયો હોય, નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય છે, એટલે એવું નહીં, યુવાન છે અને સશક્ત છે અને એની બુદ્ધિનો કેટલો વિકાસ થયેલો છે તો વેદોનું અધ્યયન કરાવી શકે એવો છે, વેદો ભણી શકે એવો નહીં, ભણાવી શકે એવો, એટલે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં PhDના વિદ્યાર્થીઓને ભણાવે એવો એવું ભાષાંતર કરી શકાય। અને એને આખી પૃથ્વીનું રાજ પ્રાપ્ત થયેલું છે, હ્યુસ્ટન નહીં, અમેરિકન સિટીઝન નહીં, એવો આખી દુનિયાનો રાજા છે, પ્રેસિડેન્ટ નહીં, રાજા, એને ચૂંટણીમાં ઊભા રહેવાનું નથી,

એ માણસનું સુખ કેટલું કહેવાય કનુભાઈ? એની સંજ્ઞા આપી, એની સંજ્ઞા આપી, એક એને સંજ્ઞા આપો, એક એવું કહો એને. જે આ તો સુખને કોઈ આંકડા અપાતા નથી, પણ આ તો સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું છે કે એને એકડો કહો કે એક સુખ કહેવાય એનું. એવા આવા 100 માણસ ભેગા કરવાના, એટલે આવા 100 રાજા ભેગા કરવાના. એ 100 રાજાનું જે સુખ ભેગું થાય એ એક દેવતાનું સુખ, દેવતા એક દેવતાનું આટલું સુખ હોય. એવા 100 દેવતા ભેગા થાય તો એક ગંધર્વનું સુખ, એવા 100 ગંધર્વ ભેગા થાય તો એક દેવ ગંધર્વનું સુખ. પછી આગળ બધી વાત આવે છે, હું મને શબ્દો બહુ યાદ નથી, આ બ્રહ્મ દર્શન સ્વામીને એ બધાને યાદ હશે, અને બધા ઉપનિષદમાં બધા શબ્દો લખ્યા છે. છેલ્લે ભગવાનનું સુખ ગણાયું છે. કેટલું છે? તો એકડા ઉપર 20 મીણા ચડે. એટલે પેલો જે પૃથ્વીનો રાજા અને યુવાન ને સશક્ત અને બુદ્ધિશાળી, એના એના સુખ ઉપર 20 મીણા ચડાવવા, એટલું ભગવાનનું સુખ છે. વાસુદેવભાઈ, એ ભગવાન તમારી પાસે છે. હવે જો, આ કંઈ હું નથી કહેતો, ઉપનિષદ કહે છે, બરાબર? અને ભગવાન તમારી પાસે છે, મારી પાસે છે, બધા પાસે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, બધા જ કહે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, બરાબર? અંદર ભગવાન છે, બધા જ કહે છે. ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ, ઓમની પ્રેઝન્ટ એ તો તમારી પાસે પણ છે. અને એ ભગવાનનું આવું સુખ છે, અને ભગવાન આપણી પાસે છે, તો કઈ દિશામાં પ્રવૃત્તિ કરવી? હવે જો આ વિચારવાનું આવ્યું, વધારેમાં વધારે સુખ છે ને? આખી પૃથ્વીને રાજા થવા એવું લાગે છે? આપણે પ્રવીણ શું નામ, આપણે આ શાર્લોટવાળા, હે નિલેશભાઈ, તમારું શાર્લોટ તમારું થયું લાગે છે? ડલાસ આવી ગયા એટલે ડલાસ થાય એવું લાગે છે? એટલે કોઈ દાડો થવાનું નથી. તો પછી આખું હ્યુસ્ટન, અરે આખું શું, આ ટેક્સાસ ક્યારે થવાનું છે? તો પછી આખું અમેરિકા ક્યારે થવાનું છે? કોઈ દાડો થવાનું નથી. પણ આ થઈ શકે એવું છે, કારણ કે તમારી પાસે જ છે. ભગવાન તમારા જ છે, તમારી પાસે જ છે. ખાલી આવરણ દૂર કરવાનું છે, એ શીખવાનું છે આપણે, એ સાધના છે. પણ આ દિશા, હવે જો અમુક વસ્તુઓ કેવી છે કે થોડો વિશ્વાસ રાખવો પડે. આપણે આવા આવા પુરુષોએ આ વચનો કયા છે? આ કોઈ લેભાગુ માણસોએ નથી કયા, સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, ગુણાયતાન સ્વામીએ કહ્યું છે, બીજા પણ આવા બધાએ કયા છે અને જીવ્યા છે લોકો. સ્વામિનારાયણ ભગવાન, ધારો કે આપણે એમ કે ગપ્પુ માર્યું છે, તો પણ ગપ્પુ કોણ મારે? શું કરવા મારે ગપ્પુ? ગપ્પુ મારવાનો હેતુ શું છે? એમને શું તમારી પાસે લેવું છે? સહજાનંદ સ્વામીનું આખું જીવન તો જુઓ, આટલા બુદ્ધિશાળી હતા. આપણે ભગવાન છે ભૂલી જાઓ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને બધું લખ્યું હોય ને, એની પર હમણાં પટ્ટી મારી દો. તમારા નામ સામે જે લખો છો કે શ્રી વિનુભાઈ, એમ શ્રી સહજાનંદ સ્વામી, એવું એવું રાખો. પણ શ્રી સહજાનંદ સ્વામીના જીવનનો વિચાર કરો. 10 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથોનો અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. 60-60 વર્ષના વિદ્વાનોની સાથે ચર્ચા કરી શકે એવો અભ્યાસ કર્યો. ઇન્ટેલિજન્સ કેટલી આગળ વધી છે, પણ માણસ એકલો ઇન્ટેલિજન્સથી આગળ નથી વધતો, બીજું ઘણું અંદર બધું છે. માણસના શરીરનો વિકાસ થાય એટલે મોટો થઈ ગયો એવું નથી, શરીરની જરૂરિયાત નથી એવું નહીં, પણ બધું એમાં નથી આવી જતું. કે તમે કોઈક વ્યક્તિને માપો તો બધું કંઈ શરીર એટલું નથી માપતા, ઇન્ટેલિજન્સ પણ માપો છો કે નહીં? તમારે કોઈ નોકરીમાં રાખવો હોય કે હાથ બરાબર છે, પગ બરાબર છે, આંખ બરાબર છે, પાયલોટ તરીકે નોકરીમાં રહેવું હોય તો આંખ જોવી પડે, બહુ ઊંચો હોય પણ આંખે દેખાતું નહીં, શું કરવાનું? પેલી કલર બ્લાઇન્ડનેસ હોય તો કાઢી મૂકે, ગમે તેટલું હોય તો જો એને જોવું પડે. પણ ધારો કે શરીર રીતે બધું બરાબર છે, પણ બુદ્ધિનો એટલો વિકાસ ના થયેલો હોય તો? પણ એકલી બુદ્ધિ નથી, બીજું ઘણી બધી વસ્તુઓ છે. તો સ્વામિનારાયણ ભગવાનના કેવા ગુણો હતા, કેવો ત્યાગ હતો, વિચાર કરો. ત્યાગ બહુ મોટી વસ્તુ છે. કોઈપણ વસ્તુનો ત્યાગ કરવો તો 11 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો છે. હવે આખી દુનિયાનો તમે રેકોર્ડ તપાસો, જુઓ, અભ્યાસ કરતા જાઓ, વાંચો, સાંભળો, જુઓ, પૂછો. 11 વર્ષ કે 11 વર્ષની નાની ઉંમરમાં સંસારનો ત્યાગ કરીને, અથવા તો સંસારને ગૌણ કરીને કોઈ પણ સાધના માટે ઊંડા ઉતર્યા હોય એવા કેટલા માણસો? ખાવાનો, પીવાનો, નાહવાનો તો બરાબર છે, જરૂર પૂરતું કરે, પણ એને એકદમ ઓછું કરીને કોઈ ઉચ્ચ, કોઈ અભ્યાસ માટે આવા નીકળ્યા હોય, કોઈ રમત માટે નીકળ્યા હોય, કોઈ બીજા માટે, એવા કેટલા?
ટોટલ એક જ ધ્યેય માટે ડેડિકેટ થયેલા હોય એવા કેટલા માણસો, તો આ સંસારનો ત્યાગ કરીને જંગલમાં ગયા છે. એ વિચાર જ ના આવે. વિચાર આવે તો ઠરી જાય, કેમ ન જવું જંગલમાં, શું ખાશું? તો મહારાજને કોઈ વિચાર નથી આવ્યો. અચ્છા, આ જે વિચાર મહારાજને જંગલમાં જવાનો આવ્યો, કોઈએ એમને પ્રેરણા કરી નથી? જો અમે બધા સાધુ થયા જ છીએ, અમારામાંય કેટલાક સાધુઓ 11 વર્ષની ઉંમરે આવેલા છે. યોગેશ્વર સ્વામી અમદાવાદમાં છે, એ 11 વર્ષની ઉંમરે આવેલા છે. યોગીચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણમાં સેવામાં હોય છે, એ 11 વર્ષની ઉંમરે આવેલા છે. નાગપુરમાં પ્રેમ પ્રકાશ સ્વામી છે, એ 9.5 વર્ષની ઉંમરે આવેલા છે. યંગેસ્ટ નાનામ નાની ઉંમરમાં આવેલા અમારા 675માં કોઈ હોય તો એ પ્રેમ પ્રકાશ સ્વામી છે. પણ અમને છે ને પ્રેરણા કરેલી છે. એ થજો ને એમ પાછું સ્વામી જોગી મહારાજ પૂછતા, થશો? કોઈ આવે એટલે પહેલું પૂછે, થશો? પણ શું થવાનું છે? થશો એમ કહો, પણ શું થવાનું છે કોણ કે પછી કહીશું કે હાર ત્યાં થશો કે સાધુ થવાનું છે. એટલે પણ પહેલું કહેવું હતું ને કે ના પાડત, કહેવાની વાત શું છે? પણ આમ ધીરે ધીરે પ્રેરણા કરેલી છે, લગભગ બધાને પ્રેરણા કરેલી છે. હવે કોક પછી અંદરથી 675 ને કોક અંદરથી થઈ ગયા હોય તો ખબર નથી, પણ મોટે ભાગે પ્રેરણા કરી છે. બીજું જે પ્રેરણા કરી છે, પણ સહજાનંદ સ્વામીને અંદરથી ઉગ્યું છે એટલે જો ફેર પડી ગયો તો કેટલું અંદરની તૈયારી હશે. પછી જંગલમાં ગયા છો. અમારે ક્યાં જંગલમાં જવાનું છે? અમારે તો જંગલ છોડીને મહેલમાં આવવાનું, ઊંધું છે છે કે નહીં? બધી ખાવાની પીવાની નાવાની ધોવાની હરવાની ફરવાની કોઈ તકલીફ નથી. રાજાને જે સુખ હોય એના કરતાં વધારે સુખ છે. એ બધી સગવડ છે ને, મારે લહેર જ છે, બધું કંઈ તકલીફ જ નથી. સહજાનંદ સ્વામીને શું હતું? જંગલમાં જવાનું તો શું ખાતા હશે? જો બધું કંઈ વર્ણન લખ્યું નથી, કેટલીક વસ્તુ ઇમેજિન કરવાની હોય કે જંગલમાં શું ખાય, ક્યાં સૂતા હશે, ત્યાં સ્લીપિંગ બેગ લઈને ફરતા હતા પોથરા, એ પેલા પાછળ ખભા ઉપર નાખીને ફરે છે, તે સ્લીપિંગ બેગ હતી ત્યાં આગળ, તો ત્યાં નાતા હશે કેવી રીતે? તો ત્યાં પછી ત્યાં બધું પેલા જંગલી પ્રાણીઓ આવે ત્યારે શું બાથરૂમ બંદૂક રાખી હતી? કાંઈ નહોતું. અને આવતા કેટલું મન સ્થિર હશે, વિચાર કરો તો આવું તો કેટલું બધું છે સ્વામિનારાયણ ભગવાનનું, તો એને જૂઠું બોલવાનો હેતુ શું? માણસ જૂઠું ક્યારે બોલે? એક કોઈક પૈસાનો પ્રશ્ન, જેટલું જૂઠું બોલાય છે એનો આમ સર્વે કાઢે તો 3 મુદ્દા આવશે. એક ધન આવશે, એટલે સુવર્ણ એટલે કે સોનું. પછી સ્ત્રી આવશે, એટલે 3 કા આવે છે, કનક એટલે સોનું એટલે પૈસો, કાંતા એટલે સ્ત્રી, અને ત્રીજું કીર્તિ. કંઈક મોટી જોઈતી હોય તો કંઈક કોકની આગળ જૂઠું બોલે, કંઈક પીએને પાછો પાડવા. હવે ત્રણેય મહારાજને સામેથી મળ્યા છે તો એને જૂઠું શું બોલવાનું? તો એમણે આ વાત કરી છે. તો જો એ વાત આપણા મગજમાં બેસે, ગઈકાલે જે આપણે વાત કરી હતી કે ધ્યેય, તો ધ્યેય કયું? પણ ધ્યેય ભગવાન છે, કારણ કે વધારેમાં વધારે સુખ ભગવાન છે અને આપણે સુખી થવું છે. તો ભગવાનને પહોંચવાનો જે વિચાર આવવો જોઈએ, એ વિચાર આપણને આવ્યો હવે અને અંદર દ્રઢ થયો, પછી હવે સાધનામાં શું કરવાનું છે? તો અમુક આપણને સમજાય છે કે પૂજા કરવાની, એ દેખાય એવું છે, મંદિરે જવાનું, રવિવારની સભામાં જવાનું, બરાબર છે. પણ એક બીજી સાધના છે આગળની, એ આજે અત્યારે વિષય આપ્યો એ, કે કોઈનો અભાવ ના આવે, કોઈનો અવગુણ ના આવે, એ દિશામાં વિચારવાનું આવે. હવે એ દેખાતું નથી. કોઈ દારૂ પીવે તો ખબર પડી જાય, બીડી પીવે તો ખબર પડી જાય, સભામાં ના આવે તો ખબર પડી જાય. પણ સભામાં આવ્યા પછી અવગુણ લે તો ખબર શું પડે? સભામાં જ બેઠો છું લ્યો, બોલતો નથી, અવગુણ લે છે ખાલી, આ દિનેશભીના કામમાં છે. એવો મને વિચાર આવ્યો ને, એ મારી સાધના ખોટી થઈ. જો સૂક્ષ્મ છે, પણ એ સૂક્ષ્મ છે, પણ જો જાણપણું ના હોય ને તો આપણી આપણને આગળ જતા રોકે છે. હવે એ રીતે જે આપણે સમાગમમાં અહીંયા આગળ આવીએ જ છીએ, સંતોના યોગમાં આવીએ જ છીએ, હરિભક્તોના યોગમાં આવીએ જ છે, એમાં આપણે કેટલાકની સાથે કામ પણ કરવાનું છે, એમાં વધારે સાચવવાનું. તમે બધા અમેરિકા રહો છો, અમે ભારત રહીએ છીએ, હવે અમે અહીંયા આગળ આવ્યા, હ્યુસ્ટન 4 દડા રહેવાનું છે. હવે એમાં અમારે તમારી સાથે કેટલો પ્રસંગ, પણ તમારે વધારે પ્રસંગ. પાછા એમાં ડલાસવાળા બેઠા છે, દિનેશભાઈ અને નરેન્દ્રભાઈ
અને વિનુભાઈ બધાને આપણે ઇન્દ્રવદનભાઈ અને હર્ષદભાઈ આ પાછા હ્યુસ્ટનવાળા છે આપણા બટુકભાઈ. પછી તમે હ્યુસ્ટન છો, ડલ્લાસ છો, હ્યુસ્ટનવાળા આપણા કનુભાઈ બેઠા છે, એ બધા એને રોજ ભેગા થવાનું. તમારે કોક વાળ તમારો બહુ વાંધો ના આવે, અમારો તો જે જરાય વાંધો ના આવે, ચાર વર્ષે ભેગા થવાનું એટલે એમાં પ્રશ્ન ના આવે. હવે એની અંદર કેવી રીતે રહેવું આ શીખવું પડે ને, એ પણ એક ભાગ છે, એ પણ એક સાધનાનો ભાગ છે. એની ઘણી બધી વાતો મહારાજે લખી છે, મોટા પુરુષોએ લખી છે. તો કેવી રીતે રહે, તો પહેલી વાત કે જ્યારે આવી રીતે આપણે બધાના સમાગમમાં રહેવાનું છે તો કોકમાં આપણને અવગુણ દેખાય તો એમાં પહેલો વિચાર એ કરવાનો કે અવગુણ જે મને દેખાયો અથવા તો દેખાતા પહેલાં સંભળાયો, ઘણીવાર સાંભળીને આપણે બધું નક્કી કરતા હોઈએ છીએ એ સાચું છે. ધારો કે તમને એમ કોઈએ કહ્યું કે આ દિનેશભાઈ દારૂ પીવે છે, તમે સાંભળ્યું, પણ તમારે જરા વિચાર કરવો જોઈએ કે આ આ કહેનાર વ્યક્તિ એટલી પ્રમાણિક છે કે બસ કહે કહે એટલે માની જ લેવાનું, આપણે સાંભળી જ લેવાનું, બસ સાચું જ માની લેવાનું. તમારે વિચાર કરવો જોઈએ કે વ્યક્તિ કહેનાર કોણ છે, એ વિચાર ના કરો, માની લો તો નુકસાન કોને છે, તમને છે, તમે સ્વીકારી છે નથી. ઘણી વાર એવું હોય, તમે કેટલું સાંભળો છો, તમે થોડા ઊંડા ઉતરશો ને ખબર પડશે કે એવું છે જ નહીં. અમે એકવાર ત્યાં પટલાદરામાં હતા અને મને કોઈએ વાત કરી કે દેવચરણ સ્વામીને ફ્રેક્ચર થયું છે. મેં કહ્યું એટલે તમને બધાને ફ્રેક્ચર થયું ખબર પડી, અને સાધુ તરીકે મને ખબર ના પડી કે અમે તો ધૂને કરી. પછી મેં બધી તપાસ કરી, મેં કહું ભાઈ શું થયું તમને, ફ્રેક્ચર ક્યારે થયું કે જાણો, અમને તો કંઈ ખબર નથી. કે મને ફ્રેક્ચરે નથી થયું, મસ્કોડે નથી થયો, તો પછી આ ફ્રેક્ચર આવ્યું ક્યાંથી? તો જુઓ સ્વામિનારાયણ સંપ્રદાય મોટો છે. જૂના મંદિરમાં કોઈક દેવચરણ સ્વામી હોય ને કંઈક વાત નીકળી હોય અને કોકે સાંભળ્યું કે દેવચરણ સ્વામી નામ થયું, હવે એણે દેવનંદન કહ્યું હોય અને તમે સાંભળ્યું દેવચરણ, ઘણું બધું એવું સંભળાય છે, એ બધું જાત જાતનું બધું ઘણી વાર સાંભળવામાં ભૂલ થતી હોય છે. તો એ રીતે થયું હોય, ગમે તે થયું, પણ જો અધ્ધરતાલ વાત આવી કે નહીં તો એ સાંભળેલું ખોટું થડે છે ને. પણ ધારો કે એવું નથી, ચલો સાચું છે કે ભાઈ દિનેશભાઈ દારૂ પીવે છે, 100% સાચી વાત છે, પણ એણે જે સ્ટેટમેન્ટ કર્યું આજે કે દારૂ પીવે છે એ ખોટું હોઈ શકે, એણે જોયેલું તો ખોટું હોય, કારણ કે એણે જે ગઈકાલે જોયું હતું અને આજે માણસ સુધરી ગયો હોય. યાદ રાખો, સુધરે છે, આપણે જોયું છે, ઇમિડિયેટ પણ સુધરી જાય. મેં ગઈકાલ વાત મોહનભાઈની કરી હતી કે નહીં, હવે ધારો કે એને કોકે જોયો હોય, જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યો અને આગલે દિવસે દારૂ પીવે તો 100% પોતે કહે છે કે હું પીવું છું, પણ તમે એવું નથી કહી શકતા કે દારૂ પીવે છે, આજે કાંઈક આજે છોડી દીધું છું. તો તમે એવું બોલો એ ખોટું થઈ ગયું ને, તો આ સેવા થઈ ગઈ ને, તો સાધનામાં વિઘ્ન આવ્યું. તમારે જે નથી કરવાનું એ કર્યું, એ તમે ક્યાં કર્યું, એ કરાય જ નહીં. એટલે આ દેખાતું નથી ઘણી વખત, અને આ કેટલી ગંભીર વસ્તુ છે. ગુણાયતાન સ્વામી એક વાતમાં કહ્યું કે નિત્ય 1,00,000 રૂપિયા લાવતો હોય, બધા જેટલા ફાઇનાન્સવાળા છે ને બધા અહીં બધા વિચારજો બરાબર, કારણ કે એને ફાઇનાન્સના વિચાર એને વધારે ખબર પડે. નીલકંઠભી બેઠા છે ને આ બધા, એને પાછું મુખ્ય જવાબદારી છે, જવાબદારી તો બધાની છે, પણ એને તો જો નિત્ય 1,00,000 રૂપિયા લાવતો હોય પણ સત્સંગનું ઘસાતું બોલે તો એ મને ના ગમે. હવે જુઓ આપણું લક્ષ્ય શું છે, નીલકંઠભાઈ ભગવાન મંદિર નહીં, યાદ રાખજો, તમારા મંદિર બાંધવાનું છે એ લક્ષ્ય ન હોય, અંતિમ લક્ષ્ય ન હોય. તમે મંદિર વ્યવસ્થિત બાંધશો તો તમારું એ સાધન સિદ્ધ થઈ જશે, એ લક્ષ્ય તરફ લઈ જશે, પણ મંદિર એ લક્ષ્ય ન હોય. આ ક્લિયર પિક્ચર રાખવાનું, યાદ રાખો બધાએ બરાબર ખ્યાલ રાખવાનું, લક્ષ્ય તો અમારું ને તમારું એક જ છે. ગમે તે અમે સાધુ થયા તો અમારું લક્ષ્ય ભગવાન છે, અને તમે ગૃહસ્થ છો, મોટેલ ચલાવતા હશો, હોટેલ ચલાવતા હશો, સ્ટોર ચલાવતા હશો, ગમે તે ચલાવતા હો, પણ તમારું લક્ષ્ય પણ ભગવાન જ છે. મંદિર કરો, બીજી પ્રવૃત્તિ કરો, હવે એ જે ભગવાનને પામવાના છે એને માટેનું સાધન શું બતાવ્યું, એને માટેનું મુખ્ય ઉપાય, તો એનો ઉપાય લખ્યો છે, એ ઉપનિષદમાં જ લખ્યું છે, નાયમાત્મા પ્રવચને ન લભ્ય હો, ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા
વિવૃણુતે તનુમ સ્વામ, કે એ આત્મા એટલે કે પરમાત્મા એ પ્રવચનથી નથી પમાતા. તો એકલા પ્રવચન નથી કરવાના, પ્રવચન નથી કરવાના નહીં, એકલા પ્રવચન ન બહુ ના શ્રુતે ન, બસ ખાલી તમે સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો નવી નવી રીતે, એટલાથી બી નથી થતું. ન સાંભળવું એવું નથી, પણ એટલું સાંભળવાનું નથી. ન બહુ ના શ્રુતે ન મેં દયા, અત્યંત તીવ્ર બુદ્ધિ હોય, કોઈ કંઈક હું બુદ્ધિથી બધું સમજી લેવું. યાદ રાખો, બુદ્ધિની બી ઘણી મર્યાદાઓ છે. તમારી આંખ ગમે તેટલી પાવરફુલ હોય પણ તમને બેક્ટેરિયા ના દેખાય, આંખની મર્યાદા આવી ગઈ. તમારો કાન ગમે તેટલો પાવરફુલ હોય, અલ્ટ્રાસાઉન્ડ ના સંભળાય, એ મર્યાદા આવી ગઈ. એમ તમારી બુદ્ધિ ગમે તેટલી તેજ હોય તો એ ભગવાનની વાત ના સમજાય. આ લખ્યું છે ઉપનિષદમાં, યતો વાંચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસ. મન પણ પહોંચી શકતું નથી, મન પણ સ્થિર થઈ જાય છે ત્યાં આગળ. તો એવી વાત છે, તો કેવી રીતે પમાય છે? કે યમે વૈશ્ય વૃણુતે, જેની ઉપર એ પરમાત્મા કૃપા કરે છે એનાથી પમાય છે. એ વાત નિષ્કવાન સ્વામીએ લખી છે ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં, કે સંત કૃપાએ સુખ ઉપજે. આ ભગવાનનું સુખ, આ ખાવા પીવાનું સુખની વાત ન હોય તો એમને બીજી ઘણી રીતે ઉપજે છે, પણ આ ભગવાનના સુખની વાત છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ. એ પેલા કાજા આધ્યાત્મિક વાસનાટર, એ કાજ છે, એ કાર્ય છે. વેપાર સારો થાય એ કાર્ય છે, દુકાન સારી ચાલે એ કાર્ય છે, શરીર સારું રહે એ કાર્ય છે, પણ આ કાર્ય મોક્ષનું કાર્ય. તો સંત કૃપાથી સરે કાજ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. તો એમાં સંતની કૃપા, 5-7 વખત નિષ્કવાન સ્વામીએ લખ્યું છે, તો જે એમાં કૃપાની વાત આવી છે. હવે ગુણાયતાન સ્વામી કહે છે કે તમે સત્સંગનું ઘસાતું બોલ્યા અને તમે બીજી બાજુ આટલું બધું કર્યું, રોજના 1,00,000 રૂપિયા લાયા, પણ એ તો ગુણાયતાન સ્વામી બોલ્યા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી તે વખતે અમેરિકામાં હોત તો રૂપિયા બોલત, એ ડોલર બોલે ને. અને પછી આજે ગુણાયતાન સ્વામી હોય તો 1,00,000 બોલે. તે વખતના 1,00,000 અત્યારના કરોડ કહેવાય ને, 10 મિલિયન બોલવા પડે ને. એટલે આજે વાતનું ભાષાંતર કરવું હોય અને અમેરિકામાં અહીં બેઠા જ છીએ, હ્યુસ્ટનમાં તાર કરવું હોય તો એવું બોલાય કે રોજ $10 મિલિયન લાવે એટલે આ કોમ્પ્લેક્સ નીલકંઠભાઈ ઊભું થઈ ગયું, એક એટલાની જરૂર છે ને બસ. એટલે એક જ જણે આખું પૂરું કર્યું. આટલી કેપેસિટી હોય, હવે છે કેપેસિટી આપણી એટલી, પણ કદાચ એટલી હોય પણ ઘસાતું બોલે તો મને ના ગમે. તો ગુણાયતાન સ્વામી ના ગમ્યું તો મહારાજને પણ ના ગમ્યું. તો જે કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ, જે ધ્યેય લઈને ના થયું. આમ કાર્ય થયું પણ ધ્યેય ના થયું. જુઓ ઘણા કાર્યો થાય છે, તમે જોજો. પેલું ગણેશ ઉત્સવ ઉજવાય છે ખબર છે ને તમને ભારતમાં, તમને એમ લાગે કે શું ગણેશની ભક્તિ છે લોકોનો, હો હો હો, પણ ગણેશની ભક્તિનો છાંટો દેખાય નહીં. સુરતમાં વચમાં 3 વર્ષ પહેલાં ગણેશ ઉત્સવમાં હું ત્યાં હતો, 25,000 ગણેશ પધરાયા હતા, ખૂણે ખાંચરે ગણેશ ગણેશ ગણેશ સિવાય કશું દેખાય જ નહીં. લે પણ પછી અંદર ઉડા ઉતરો તો ખબર પડે કે ગણેશને એમને કોઈ લેવા દેવા નથી. એક ઠેકાણે ગણેશ પધરાયા, પધરામણી નીકળ્યા, તે પાછળ બેસી અહીં ગણેશજી પધરાયા છે, પાછળ બધા એના બધા જે વ્યવસ્થાપકો હતા એ પત્તા રમતા હતા. મેં કહું જોઈ લો, તો મને એક ભાઈએ કહ્યું કે પત્તા રમે એનો તો વાંધો નહીં, પણ હમણાં ગણેશની યાત્રા નીકળશે તો પીન નીકળશે. લે હવે એ ગણેશજીને ફાવતું છે. કહેવાની વાત શું છે કે આવી તો બધી પ્રવૃત્તિ ચાલે જ છે, તો એ આપણે કરવા નથી આવ્યા. એટલે ધાર્મિક સ્વરૂપ આવ્યું, એમાં આપણે મંદિર બાંધ્યું, આ બધી પ્રવૃત્તિ થઈ, પ્રવચન થયું, કથા થઈ, કીર્તન થયું, પણ બેસ તૂટી ગયું. તો એ ના તૂટવું જોઈએ. તો જો આ વાતોનો ખ્યાલ રાખવો પડે, અગત્યની બાબત છે. આમ લાગે છે નાનું, પણ ઘસાતું બોલ્યા એટલે પેલું કપાઈ ગયું. હવે એ દેખાતું નથી, અમુક વસ્તુઓ દેખાય છે પણ અમુક દેખાતી નથી, પણ એ નથી દેખાતી એ ભયંકર. એટલે આ ખ્યાલ રાખવો પડે. તો એક એક એ અવગુણ કેમ આવે છે, એ અભાવ કેમ આવે છે, આ બધું વિચારવું પડે. તો એમાં પહેલી વાત આવી કે આપણે કોઈ પણ વ્યક્તિના યોગમાં આવીએ તો કોઈ પણ આપણને કંઈ કહે તો એકદમ માની ન લેવું,
અને નેગેટિવ બાબતમાં તો ખાસ ધ્યાન રાખો કે આવો છે આવો છે, કદાચ હશે. આપણે એવું દરેક વખત એવું નથી કહેતા કે નથી, પણ એવું માની લઈ અને પછી એના જ વિચાર કર્યા કરીએ ને તો આપણું કામ ના થાય. કોઈ આવીને કહ્યું બરાબર છે, એણે જોયું છે અને કદાચ સાચું હશે કે દારૂ પીવે છે, બરાબર છે, પણ તેથી શું? ધારો કે આવીને કહ્યું તો આપણે શું કરવાનું? એમાં ખાલી સાંભળવાનું જ ને? તો કહેનારે વિચાર કરવો જોઈએ, સાંભળનારે વિચાર કે આપણું કામ નથી. કહી દો ને સંતોને જે સંભાળે છે ને, આપણે સાંભળ્યા કરીએ તો એવા તો એક દુનિયામાં કેટલા પીવે છે, તો ક્યારે આપણો પત્તો પડશે? એટલે એક વિચાર આ કરવાનો. બીજી વાત, ધારો કે આપણે કહ્યું કે ભાઈ સાચું જ છે ચલો, પણ તો કરવાનું શું પછી? કે દારૂ પીવે છે, અને ધારો કે તમને એમ કહ્યું તો શું કરવાનું? તો બરાબર છે, તમને કહ્યું તો તમારે એને પૂછવાનું કે ભાઈ તમે કોઈ જવાબદાર વ્યક્તિને વાત કરી છે? તો કે ના, તો એને કરો ને, એને સૂચના કરવી. કહો અહીંયા આગળ કઈ, અહીંયા આગળ જ્ઞાન પુરુષ સ્વામી છે એમને જરા કહો, અથવા તમને એમ લાગતું હોય કે વિનુભાઈ કહી શકે એવા ડલસમાં તો એને વાત કરો. બધું કે સ્વામીને કહેવાની જરૂરિયાત છે નહીં, પણ વિનુભાઈ કહી શકે એવા છે એની સાથે સર એને કહો તો સુધારો થશે. સુધારો કરવાનો છે, કંઈ બધું કંઈ છે જ, બધું ઘણું ખરાબ છે, પણ આપણે બધું ચર્ચા જ કર્યા કરવાની છે, એમાં આપણો ટાઈમ જતો રહે છે. અને ટાઈમ એટલો નથી જતો, એનર્જી પણ જાય છે, ઘણું બધું જાય, તો એ ના કરો. ચલો હવે ધારો કે જાણી લીધું અને તમે સૂચના આપી, પછી એ માણસ સામે મળ્યો, કેવી રીતે વર્તવાનું? એ ભૂલી જવાનું અઘરું છે, પણ એ ભૂલવું એ ભગવાનના સ્વરૂપમાં જો ભગવાનને પામવાના જ, પેલું સુખ લેવું છે તો એનું ડિસિપ્લિન પછી જુદું આવ્યું કે એ ભૂલી જવાનું છે આપણે, કે છે એનામાં, પણ છે છતાં આપણે નથી એવી રીતે એની સાથે વર્તવાનું, તોય આદર રાખવાનો કે આવ્યો છે ને અહીંયા આગળ, એક દાડો સુધરશે. હવે જો જૂના દ્રષ્ટાંતો યાદ રાખો, પછી વાલીઓ ભીલ કેવો હતો અને પૂછો, આ પીરી જર્સીવાળાને પૂછો, વાલ્મીકી ઋષિનું નામ સાંભળ્યું છે? વાલ્મીકી ઋષિનું નામ એ સાંભળો, એ જાણો. તમે સાંભળ્યું છે? તમે સાંભળ્યું છે? કોણ હતો? રામાયણ લખનાર. પણ પહેલાં કોણ હતા? રામાયણ લખતા પહેલાં શું હતા? ભયંકર લૂંટારું, વીરપ્પનનો ભાઈ. વીરપ્પન ખબર છે? અરે તામિલનાડુ ને આંધ્ર અને કર્ણાટક બધાને હલાવે છે, એનો ઇતિહાસ સાંભળો તમારું ભીજું કામ ના કરે. એવો વીરપ્પન નીકળ્યો છે, ત્રણે સ્ટેટના અધર રાખે છે એને. તો બોલો, હમણાં હું ત્યાં ગયો હતો, મેં પૂછ્યું તો બલ ભલાને હલાવી નાખે. હમણાં પેલા છોડ્યો ને, પેલો સિનેમાનો એક્ટરને પકડ્યો હતો, તે કેટલા કરોડ લીધા, બધા આપ્યા એને. એવો વીરપ્પન, આ વીરપ્પનનો બાપ હતો વાલીઓ લૂંટારો, જબ્બર વીરપ્પન મોટો. એને નારદજીએ સુધારી દીધો, જોઈ લો, એને ઋષિ બનાવ્યો. તો એ સુધરી શકે, નારદજી સુધારી શકે, તો સહજાનંદ સ્વામી ના સુધારી શકે? તો જો ઉપાસના આવી, આપણે કહે છે ને સર્વોપરી, તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી એટલે શું? તો આ ના સુધારી શકે? તો એ આપણને ખબર નથી, એટલે આપણે કહે કે દારૂ પીવે છે, આ ફલાણું પીવે, અરે ઘણા પીવે છે અત્યારે બધા, એવા કેટલાય છે બધા. મેં કાલે વાત કરી હતી ને આત્મા બ્રહ્મદર્શન સ્વામી પેલાની વાત કરી છે, પેલા વડોદરાવાળા, એ વીરપ્પનનો ભાઈ જ છે, અત્યારે સત્સંગી છે, એટલો વ્યવસ્થિત થઈ ગયો છે. એનો ઇતિહાસ તમે સાંભળો ને, તમને એમ થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે. આવો માણસ સુધરી શકે તો સામાન્ય કેમ ના સુધરી શકે? તો જો એ થોડી ધીરજ જોઈએ આપણે, તો આપણે કે નકામો છે, કોઈ નકામો છે જ નહીં, આજે ખરાબ છે બરાબર છે, કાલ સુધરી જશે. તો એવા કેટલાય બધા સુધરે છે, તો જો એંગલ રાખવો પડે, એટલે એ એંગલ જો આપણા માઇન્ડમાં હોય તો જોઈને દ્રષ્ટિ બદલાઈ જાય, નહીં તો ક્યાં નકામો છે? તો બધા નકામા જ છે. એક વખત ગુણાયતાન સ્વામી અને મહારાજ આમ બધા સંતો મહારાજ પીરસવા નીકળ્યા, ને ગુણાયતાન સ્વામી બાજુમાં ઊભા હતા. પછી મહારાજે કોઈ જણે એવો સંકલ્પ કર્યો કે જેના હૃદયમાં જગતનો એક પણ ઘાટ થતો હોય એને પીરસવું નહીં. એટલે પછી આમ નીકળ્યા, અને તમારે જેવા હરિભક્તો ને, અમે જ બધા બેઠા હતા, બધા સંસાર છોડીને જ બેઠેલા, એટલે મહારાજા અને પત્તને લાત મારીને આગળ, બીજા લાત મારીને આગળ, બધા ઠરી ગયા. એમ મહારાજા જો પત્તર ઉડાડે આમ, એટલે ગુણાયતાન સ્વામી કે શું છે, કેમ આજે કંઈ નવી લીલા છે? કે આ નવી લીલા છે કે શું? પણ છે શું? કે મેં એવો વિચાર કર્યો કે ભાઈ જેનામાં જગતનો એક પણ ઘાટ ક્રિયા નહીં, જગતનો એક પણ ઘાટ ના થતો હોય એને પીરસવું,
કે આપણે બે જ રહીશું, બધા નીકળી છે હાર તર કે આપણે પ્રોગ્રામ બદલો. એટલે પછી તો એમ એમ જો વિચાર કરીએ ને તો કોઈ રહે એવું નથી. આપણે બધા આપણે જોઈએ છીએ તો આપણામાં એ ખામી છે. એટલે આ એક વિચાર કરવાનો કે ભાઈ આ યોગમાં આવ્યો છે તો આ સુધરશે. એના સ્વામિનારાયણ ભગવાનના વચન છે, એવું વાંચ્યું છે, મેં મારી ભાષામાં કહ્યું પણ સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે. એના શબ્દો છે, એનું વતનામૃત છે, ગઢડા પ્રથમનું 24મું. ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી. આપણને મળ્યું એ ભૂલી જઈએ છે ને આપણે. તમને ભગવાન મળ્યા છે કે નહીં, પહેલાં તમારી પાસે ભગવાન છે બરાબર, એ ખબર જ નથી. તમે અત્યારે અહીં બેઠા છો અને આંખ બંધ કરીને બેઠા હો અને આંખ ખોલો અને પ્રેસિડેન્ટ બુશ અહીં બેઠા હોય તો દિનેશભાઈ જગ્યાએ વટુકભાઈ, તો તમારા વિચારો બદલી જાય. તમને પ્રેસિડેન્ટ પૂછતા નથી કે તમે કોણ છો શું છો, પણ તમે એને જાણો છો. પ્રેસિડેન્ટને ખબર નથી કોણ બેઠો, બટુક છે કોણ છે જે હોય તે, પણ તમને કાંટો ચડી જાય કારણ કે તમે જાણો છો. અને તમને પૂછે કે હાઉ આર યુ બટુકભાઈ, એટલે તો બટુકભાઈ ક્યાં ચડી જાય. અને પછી તમને કે મારા ઘેર જમવા આવજો અથવા હું તમારા ઘેર જમવા આવીશ, એટલે તમે તો બધું ભૂલી જાઓ, પ્રેક્ટિસ એ બંધ કરી દો, મારા ઘેર જમવા આવવાના જ લો. કારણ કે યુ નો, તમને એ ખબર છે કે આ પ્રેસિડેન્ટ છે, તો આ કોણ છે અને એ ક્યાં છે, તમારી પાસે છે આ વચન છે અને કેટલો સમય છે. તમને પ્રેસિડેન્ટ બુશ મળ્યા, ક્લિન્ટન મળ્યા હતા, એ પહેલાં કોણ હતા, એ પહેલાં એ બુશ હતા, એ મળ્યા છે તમને, મળેલા તમને રૂબરૂ મળ્યા છે કે દૂરથી જેસો મેં કરેલા. તો એ કાંટો છે. આપણે એક છોકરાને કોઈકને મળ્યા છે, એ છોકરાના કંઈક પેલા ક્લિન્ટન કે કોઈક મળ્યા હતા. હે બદ્રી, બદ્રીનાથ ક્યાં ગયા, એ ગયા છે કે ત્યાં ત્યાં કાર્યક્રમ, એ કહે છે મને મળ્યા છે, તો એનો કાંટો છે. તો બરાબર છે, એનો કાંટો રાખો. અમારે પેલો શાસ્ત્રી છે, એનો ભાઈ હિમાંશુ પેલા એટલાન્ટામાં છે, એનો ભાઈ પેલો ત્યાં પ્રોફેસર છે આપણે બ્રહ્મભટ્ટ અમદાવાદવાળો. તે પછી આપણે ગુણાતી દ્વિશતાબ્દીમાં આપણા કોણ પેલા પ્રેસિડેન્ટ જયલસિંહ, જયલસિંહ આવેલા, એટલે એનો તો બધો પ્રોટોકોલ જુદો જ હોય. એટલે પછી એ મંદિરે દર્શન લઈ જવાના હતા, આપણું મુખ્ય મંદિર હતું ત્યાં. એટલે એ જ્યાં મંદિરમાં પ્રવેશ કરે ત્યાં એમના બૂટ કાઢવાના. એટલે એમની સેવામાં આ હિમાંશુ શાસ્ત્રીને રાખેલા, એટલે એને ખુરશી રાખવાની અને એના બૂટ કાઢવાના. MSc થયેલો, એ બૂટની સેવા કરે. પછી એને કહેલું કે આમ આમ જયલસિંહ બાપા દર્શન કરી અને બીજે પગથિયે ઉતરે ત્યારે ત્યાં ખુરશી તૈયાર રાખવાની અને બૂટ એમને પહેરાવી દેવાના. એ જ્યારથી એને એને સેવા મળી એટલે એના જ કેફમાં ફર્યા કરે. એ જાણે કે જયલસિંહ જ દેખાય, બૂટ જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં. અને અત્યારે તમે એને પૂછો તો એને જ દેખાતું છે કે બસ જયલસિંહ બાપા લો બૂટ પહેરાયા છે. એટલે પણ તને કોઈ પૂછતું નથી, જયલસિંહ બાપાને ખબર નથી મને કોણે પહેરાવ્યું, પણ એને ખબર છે જે. એટલે આમાં કોન્શિયસ જ બદલવાની છે, બીજું શું છે. હવે જયલસિંહ તો મોટા છે, આપણે ના નથી પાડતા, પણ ભગવાન જેટલા મોટા છે. જો ભગવાનને દરિયા જેવડા કહીએ તો જયલસિંહને શું કહેવાય, ટીપુડી બસ. એ કોણ બોલ્યું, તમે જ્ઞાની છે, તમે નરેન્દ્રભાઈ ટીપુડી સમજ્યા, તો સારું વિનુભાઈ સમજ્યા, તો બધા સાંભળેલા જ્ઞાની છે બધા ભેગા થયા, એટલે વાંધો નથી. તમે સમજ્યા છો, આપણા પહેલાં ચશ્માવાળા આપણે કાલ પેલા એમાં ભેગા થયા હતા આ બાજુ મારી લાઈન, હા ટીપુડી તમે સમજ્યા, એ સમજો તાર, આ નવી થિયરી છે. ટીપુ સમજ્યા, ટીપુ ટીપુ સુલતાનની, હા ટીપુ એટલે ડ્રોપ અને ટીપુડી એટલે ડ્રોપલેટ. પણ ડ્રોપલેટની વ્યાખ્યા કરી છે કે ટાંકડીની અણી ઉપર જે પાણી રહે ને એ ટીપુડી કહેવાય. એટલે ભગવાન છે ને એ દરિયો કહેવાય, અને પ્રેસિડેન્ટ નહીં પણ આખી દુનિયાના રાજા હોય ને ટીપુડી કહેવાય. હવે એ ભગવાન તમારી પાસે છે જો આ કોન્શિયસનેસ, તો એ મહારાજા કહે છે. એટલે આમાં તો થોડોક ફેરફાર કરવાનો, એ ફેરફાર માટે આ શિબિર છે. યાદ રાખો, ફેરફાર ઓટોમેટિક થશે જો આ સમજાશે તો, અને નહીં સમજાય તો કેટલું કરો. તમારે લાઇટ કરવું છે, આ અત્યારે જે લાઇટ છે આ, આટલું લાઇટ કરવું હોય કેટલા દીવા જૂની રીત પ્રમાણે પ્રગટાવવા પડે. પણ અત્યારે આ બધું ગોઠવાઈ ગયું, પછી એક જ સ્વિચ દાબવાનું હુરુ કરતું બધું થઈ જાય.
અને પાછી એવી સ્વીચ આવે છે કે તમારે દબાવવા જ જવાનું, આમ જ દબાવવાનું, બધું થઈ ગયા અમારા.

લંટાવ એવું છે કંઈ, આમ દબાવવાનું થઈ જાય બધું, પાછું બંધ થઈ જાય. લ્યો તો આમાં એવું જ છે, એટલે મહિમા સમજવાનો છે. પણ એ મહારાજા મહિમા કહે છે કે જો આ મહિમા સમજ્યો હોય પછી એ મહિમા આપણે બોલ્યા. અહીં પ્રવચન બ્રહ્મદર્શન સ્વામીએ કહ્યું શ્રીજી મારા સર્વોપરી છે, સર્વોપરી બરાબર છે, પણ સર્વોપરીનો અર્થ શું થાય એ પછી સમજવું પડે. તો એ મહારાજા કહે છે, જો આગળ કહે છે, હા પુરુષોત્તમ મને મળ્યા છે, ભગવાન છે તો બરાબર છે પણ મને મળ્યા છે, પ્રેસિડેન્ટ બુશ છે તો બધા જાણે છે પણ તમને મળ્યા છે, અને તમને મળ્યા હોય તમને ઓળખે છે, તમે ત્યાં આગળ જાઓ અને તમે કહો કે વિનુભાઈ આવ્યા છે, આવા દો આવા દો આવા દો, એમ કહે ખરા? કોઈ 70 પ્રશ્ન પૂછે કોણ વિનુભાઈ છે, કે હું ઓળખું છું, તમે ઓળખતા ના ચાલે, એ ઓળખે છે, તમને કાર્ડબાર્ડ છે કંઈ તો અંદર દાખલ થવા દે. તો એ મળ્યા છે એટલે આ કે મળ્યા છે, અને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી, જે મારું પૂર્ણ કામ પણ થયું છે. આ નથી જાણતા એટલે આપણું પૂર્ણ કામ પણ નથી થયું, એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. બીજી ખોટ નથી, આ ખોટ છે કે આ આપણે જાણતા નથી. તો ભલે નથી જાણતા એનો વાંધો નહીં, પણ કઈ ડિરેક્શનમાં આગળ વધવાનું છે તો આ જાણવાનું છે. કે યાત્રા કરવાની છે તો યાત્રા કરો, એનો વાંધો નહીં, પણ યાત્રાનો હેતુ આ હોવો જોઈએ. પછી કે યજ્ઞ કરવાનો છે તો યજ્ઞનો હેતુ આ હોવો જોઈએ. કે અમારે પાર્ટી કરવી છે તો કરો પાર્ટી, એનો વાંધો નહીં, પાર્ટી કરવી પડે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે. પણ એ પાર્ટી આ રીતની હોય, પછી પાર્ટી કરો જગતની રીતે પાર્ટી હોય તો એ ખામી છે. પાર્ટી કરો, તમારા દીકરાને પેલો જન્મદિવસ ઉજવો, પણ આપણી રીતે ઉજવો, મંદિરમાં ઉજવો, કદાચ મંદિર ના હોય તો ઘરમાં ઉજવો, પણ આપણી રીતે ઉજવો. એ કારણ કે ડિરેક્શન પહેલી છે, યાદ રાખો, ધ્યેય પહેલું છે, જન્મદિવસ ઉજવવો પડે, કારણ કે આ દેશની પ્રથા છે. જે દેશની પ્રથા હોય ને જે બધું, આપણે ત્યાં કોઈ જન્મદિવસ ઉજવતું નથી, ઉજવે છે કેટલાક, નથી ઉજવતા એવું નહીં, કોણે ખાતર, કોણ જન્મદિવસ, ક્યારે જન્મ, કોને, કેટલાકને ખબર છે, કશું નથી કોઈ કરતું. પણ અહીં તમારો પ્રોગ્રામ જ થઈ ગયા બધાને, કેટલા કાર્ડ મોકલવાના, હેપી બર્થડે, મીણબત્તીઓ લાવવાની, બધું લાવવાનું, બધું લાવો, એનો વાંધો નથી. પણ બેઝ ભૂલી જાઓ તો બેઝ ન ભૂલાવું જોઈએ. એ ભગવાન, એને ભગવાનની વાત નાખો, આ ભૂલાઈ જાય છે. આપણે અમે અમેરિકાની અંદર જોયું, એક ઠેકાણે આવું કંઈક જન્મદિવસ ઉજવ્યું અને બધું જાત જાતના ખેલ કર્યા, શું જન્મદિવસ છે, એવું જવાયા જ છે આપણે, પણ ભૂલી ગયા આપણે. હવે લગ્નમાં એવું થાય છે, તમને લગ્ન કરવાની ના પાડીશ, તમે ગ્રહસ્થાશ્રમ છો, લગ્ન કરો, દાદા કાચું લગ્ન સ્વામિનારાયણ ભગવાને ગોઠવ્યું હતું, બધાએ કંઈ સાધુ થવાની એવી જરૂરિયાત છે એવું કાંઈ નથી, પણ લગ્નની રીત હોય એ પણ એ નથી શીખ્યા આપણે, ધ્યેય નથી બંધ થયું. આફ્રિકામાં મગનભાઈ હતા, અમારા કેટલાક બેઠા છે, દર્શન કર્યા છે, એની દીકરીના લગ્ન હતા, તમને લાગે જ નહીં કે આ લગ્ન છે, સમયો જ લાગે, મગનભાઈ તો કથા વાર્તા જ કરતા હોય અને બધા જે ભજન જ ગવાતા હોય, આડાવરી કોઈ વાત જ નહીં, બે જણા મળે તો બીજી હેલફેલ વાત જ નહીં, કોઈ લગ્ન ચાલ્યા કરે એક બાજુ. તો એને ભગવાનનું બેઝ લાવી શકાય છે, પણ એ આપણે ભૂલી ગયા છીએ. તમે એમ માનો કે એક શિબિરમાં આવ્યા અને બે દિવસ કે સાધના થઈ ગઈ, એવું નથી, સમગ્ર જીવન સાધના છે. આ શિબિરમાંથી શીખીને જવું પડશે, હવે સમગ્ર જીવન સાધના છે એટલે ત્યાં આગળ શું બાર લઈને બેસું, તો વતના મરદીને બેસું ના, પણ અમુક કોન્શિયસનેસ તો રાખવાની કે તમે કોણ છો, તમને એટલો ખ્યાલ હોવો જોઈએ ને કે તમે કોણ છો, તે ભૂલી ગયા છીએ આપણે. પણ એ કોન્શિયસનેસ કે આપણે ભગવાનના છીએ, ગુણાચાર્ય સ્વામીની વાત છે કે નહીં, કે આપણે ભગવાનના છીએ પણ માયા નથી એમ માનવું, પછી કે તો બાલમંડળની વાત છે. શું બાલમંડળની વાત છે, બધાની વાત છે, તમારી વાત છે ને અમારી વાત છે. એક આ ખબર પડે કે આપણે ભગવાનના છીએ, વિચારો બદલાઈ જાય. ઇંગ્લેન્ડમાં ક્વીન વિક્ટોરિયાનો જન્મ થયો, પછી એ લોકોનું જે ધારાધોરણ છે તો એ ધારાધોરણ પ્રમાણે એ ક્વીન થવાની ઇંગ્લેન્ડની, એના બધા કાયદા એવા છે પ્રમાણે. હવે જે ઇંગ્લેન્ડની ક્વીન થાય તો તે વખત તો ઇંગ્લેન્ડનું રાજ આખી દુનિયાના ઘણા દેશોમાં હતું, એટલે આખી દુનિયાની રાણી જેવું કહેવાય. હવે એને એને આ પોસ્ટ ઉપર બેસવાનું તો કેવી ટ્રેનિંગ હોવી જોઈએ, જબરજસ્ત હોવું જોઈએ ને, એ લોકો બધું એનું જાણે, એટલે એને ટ્રેનિંગ આપવા માટે એક બેસ્ટ શિક્ષિકાની નિમણૂક કરી આમ નાનપણથી, અને આમ બધી રીતે આમ તૈયારી કરે, એને માટે પાછા બીજી શિક્ષિકાઓની નિમણૂક કરેલી, અને આમ બધું એનું વોચ કર્યા કરે, શીખવાડતા જાય અને બરાબર આમ સારી રીતે ભણે, તો એ પેલી શિક્ષિકાને મનમાં થાય કે હજુ એને હું આગળ વધારું, કે હવે શું કરવું, કે અંદરની શક્તિ જાગ્રત કરો. અત્યારે આખું અત્યારે આ તંત્ર ગોઠવાય છે. હવે જુઓ તમે, તમે કેટલાક વાંચતા છો, આ બધા રમતવીરોને બધા હોય છે, એ લોકોને પ્રેક્ટિસ તો કરાવે છે બધી, પણ હવે મેન્ટલી તૈયાર કરે છે અંદરથી. તો આને કહેવું કે હવે એનો સ્પિરિટ જગાડો,
બહારનું તો જગાડીએ બરાબર છે, પણ અંદરનું જગાડો કે અંદરનું જગાડવા શું કરવું? તો પછી એને એનું પેલું જે એનું કુટુંબ હોય ને ફેમિલી, એનું આખો પરાપૂર્વનું બધું એનું આખું, આપણે ત્યાં પેલો આંબો કહે છે કે હું અહીંયા આગળ આખું બધું આંબો જેવું તૈયાર કરી અને ફરસ ડિઝાઇન કરી એની ચોપડીમાં મૂકી દીધું. આ પછી છેલ્લે એનું નામ લખેલું વિક્ટોરિયા, ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. એટલે પછી એમણે બધું પેલું જોયું, બહુ આમ ડેકોરેટિવ હતું અને આમ જોતાં જોતાં જોતાં જોતાં એનું નામ નીચે વાંચ્યું. પછી નીચે એને વાંચ્યું કે વિક્ટોરિયા ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. એની કોન્શિયસનેસ બદલાઈ ગઈ કે આઈ એમ ગોઈંગ ટુ બીકમ ધ ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. તો મારે જુદી રીતે રહેવું પડે, હું ગમે તેમ ખાઈ શકું નહીં, હું ગમે તેમ પી શકું નહીં, હું ગમે તેમ બેસી શકું નહીં, હું ગમે તેમ બોલી શકું નહીં. એ ક્વીનના સ્ટેટસ પ્રમાણે મારે અત્યારથી જીવવું જોઈએ. અમેરિકામાં આવવું હોય તો પછી એ રીતે તૈયારી કરવી પડે ઇન્ડિયાથી કે ઇંગ્લિશ શીખવું પડે, કે ના ચાલે, બધું ડ્રાઇવિંગ શીખી લેવું પડે, પછી થોડો ફેરફાર અહીં થાય, ત્યાં જમણી બાજુ ચલાવતા અહીં જરા ડાબી બાજુ ચલાવવાનું, એ બધું થોડો ફેરફાર થાય, પણ બધું શીખી લેવું પડે. એની કોન્શિયસનેસ બદલાઈ ગઈ. તો એને ખબર પડી કે હું ક્વીન થવાની છું. તો આપણે કોણ થવાના છીએ અને આપણે કોના દીકરા છીએ? તમે કોના દીકરા છો બટુકભાઈ? તારા બાપુજીના વીરજીભાઈ. તો તમે વીરજીભાઈ દીકરા છો? તો પેલો શ્લોક શું બોલો છો? તમે એવા માતા, એનું શું કરવાનું? એનું શું કરવાનું? એ શ્લોકનું શું કરવાનું? એ તો બોલવાનું. એટલે આગળ નથી વધતા ને, કોન્શિયસનેસ બદલ. વર્તવામાં તો બરાબર જ વર્તો છો, એમાં શ્લોકે આવડે છે બરાબર, ઘણાને આવડતો છે, તમે એવા માતા છે, પિતા તમે એવા, પણ એ બદલો ને. તો તમારા પિતા ભગવાન છે, તમે ભગવાનના દીકરા છો. તમે વીરજીભાઈના દીકરા છો બરાબર છે, પણ એથી આગળ તમે ભગવાનના દીકરા છો. એટલે પછી આ વિક્ટોરિયાની વાત છે ને લંડનમાં કરી, એટલે પછી બધા હરિભક્તોને કહ્યું કે હવે આપણે કોન્શિયસનેસ રાખો કે વી આર ધ મેમ્બર્સ ઓફ એ રોયલ ફેમિલી. એટલે પછી વિવેકજીનું સ્વામી મને કહે કે આમાં કંઈક ફેરફાર કરો, રોયલ ના કહેવાય, આપણે રોયલથી કંઈક જુદા છીએ. એટલે મેં કહું વાંધો નહીં, રોયલ રોયલ ડબલ રોયલ કહો, રોયલ સ્ક્વેર કહો. મને કહે કે ના, જો કંઈક સુધારો થાય તો સારું. મેં કહું તમે સજેસ્ટ કરો, તો કે ડિવાઇન કહો. ઇટ ઇઝ બિયોન્ડ ધેટ, આ વસ્તુ જ જુદી છે. તો આ શબ્દો લખ્યા છે. ગઈકાલે આપણે કથાવાર્તાની વાત કરી હતી, આમાં તો એક સબ્જેક્ટમાં બધા સબ્જેક્ટ આવશે એવું બધું છે. હવે કથાવાર્તામાં આવી જ વાત લખીશ. ત્રણ વતનામૃત છે એવા, છેલ્લાનું બીજું, છેલ્લાનું 21 અને બીજું એક વતનામૃત ધર્મદર્શન સ્વામી કહે, એમાં લખ્યું છે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ કરતાં હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સમગ્ર પરમહંસના સમ છે. આ મહારાજે વાત કરી. તો આ સભા જુદી છે. હવે કોન્શિયસનેસ બદલવાની હોય ને, કથા વાર્તા તો સાંભળીએ જ છીએ, તમે સમય કાઢીને તો આવ્યા છો, પણ આ જુદું છે. એ તો આ બધા એ બધા કરતાં જુદા છે. તો એટલે શું? બદ્રિકાશ્રમની સભા આપણે જોઈ નથી, ગોલોકની જોઈ નથી, પણ ધારો કે એને સરખાવવી હોય અને આ લોકમાં કહેવું હોય તો શું કહેવું આપણે? તો એવું કહી શકાય કે દુનિયાના બધા દેશના પ્રેસિડેન્ટો અને પ્રાઇમ મિનિસ્ટર હોય તો પ્રાઇમ મિનિસ્ટરો અને બે હોય તો બે, એ બધા ભેગા થાય અને એક મિટિંગ ગોઠવાય અને એ મિટિંગમાં આપણને આમંત્રણ મળે તો ઇન્દ્રવદનભાઈ તમને આમંત્રણ મળ્યું કે એ સભામાં તમારે જવાનું છે તો કાંટો ચડી જાય ને. ઓહો, પ્રેસિડેન્ટોની સભામાં એ જ્યારથી કાગળ આવ્યો હોય ને ત્યારથી બસ સભા જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં. અને આપણે શિબિર આવવાની કે ક્યાં સંતો વર્ગ્યા શિબિર, હવે શિબિરમાં કરવાનું શું? ત્યાં ખાવાનું કેમનું હશે? પહેલો જ વિચારે આવે. પછી ઉતારાનું શું હશે? મોટલમાં ફાવશે, બંગલામાં રહેલા? એટલે અહીં બધા બંગલામાં રહેલા આ બધા, અને અહીં મોટલમાં રહેવાનું, એકમાં ચાર ભરાશે, કેમનું ભરાશે? તમે સારું કર્યું છે, બધા હરિભક્તોને ઘેર ઉતાર્યા છે, એ બહુ સારું કર્યું, પણ એવા વિચાર આવે. બરાબર છે, આપણે સગવડ પ્રમાણે, આપણે એ પ્રમાણે સગવડ થવી જોઈએ, પણ પેલો વિચાર અંદર આવી જાય તો એ વિચાર નીકળી જાય. તો જો આ વિચાર જ બદલવાના એને કે આ એની સભા છે, તો એ કોણ? તો મહારાજ એ વાત કરી છે આ બધી. તો એ વિચાર જો આપણને આવે તો પછી દોષ નજરમાં ના આવે. તો કેવી રીતે ના આવે? આગળ કહે છે જો, અને જ્યારે કોઈ હરિભક્તોનો દોષ નજરમાં આવે, આવે કારણ કે છે, આપણે બી એક્સેપ્ટ, એ એક્સેપ્ટ કરીને જ ચાલવું પડશે, દોષ છે જ, નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. બરાબર છે, ન ઘટે એવો છે, તોય પણ
એને જો સત્સંગ મળ્યો છે અને જો આવો અને જેવો તેવો છે તોય પણ એ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો અતિશય ગુણ લેવો. આ લાઈન પકડવાની આવી કે ભલે બીજું બધું જ છે પણ એક કોક એવો ગુણ છે કે આવો યોગ મળ્યો છે, તો જો દોસ્તો રહેવાનો છે એનો અવગુણ નજરમાં કેમ ના આવે, દ્રષ્ટિ કેમ બદલાય, તો મહારાજના સંબંધ સામું જોવાનું. જો આ જોઈએ ને તો નજરમાં ના આવે. એક વખત વાઇસરોય જામનગર આવેલા અને તે વખતે જામ સાહેબ હતા, તે વખત બધા રાજ્યો હતા, તો જામ સાહેબ એ વાઇસરોયને લેવા માટે એરપોર્ટ પર ગયેલા અને વાઇસરોય કૂતરો રાખતા અને કૂતરો લઈને આવેલા. તે કૂતરો ઉતર્યા, કૂતરો પહેલો ઉતર્યો હા એરપોર્ટ ઉપર, એટલે વાઇસરોય અરે પેલા ઘર જામ સાહેબે છે ને કૂતરાનું સ્વાગત કર્યું અને કૂતરાને થાબડ્યો, એટલે કેટલાય કૂતરા ફરે છે પણ આ વાઇસરોયનો કૂતરો લ્યો, તો એનો એટલો મહિમા સમજ્યા, જો સંબંધનો મહિમા. બાકી કૂતરો એ કૂતરો જ છે, કદાચ જરા વધારે હોશિયાર હશે, જરા વધારે જરા ટ્રેન્ડ હશે, પણ છે તો કૂતરો જ ને, વાઇસરોય થોડો છે, પણ તોય એનો મહિમા સમજ્યા. તો સંબંધનો મહિમા, એ સંબંધ તરફ નજર હોય ને તો આ થાય. તો ક્યાં સુધી સમજવાનું, અવગુણ લેવાની વાત તો નથી પણ ક્યાં સુધી ગુણ લેવાની વાત કરી છે, તો એ લખ્યું છે મહારાજે બે વતનામૃતમાં એ વાત લખી છે, એક કારિયાણીનું 9 અને બીજું લોયાનું 16. એમાં એક તુલસીદાસનું દ્રષ્ટાંત આપ્યું અને બીજું ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપ્યું. ઉદ્ધવજી શું બોલ્યા? ઉદ્ધવજીએ કહ્યું કે કદાચ મારે બીજો જન્મ ધરવાનો હોય, કદાચ ધરવાનો નથી પણ કદાચ ધરવાનો હોય, તો આ જે ગોપીઓ ફરે છે એના ચરણની રજ જ્યાં પડતી હોય એ ઠેકાણે મને લતા એટલે કે વેલી, તૃણ એટલે પેલું આ ઘાસ લોન અને ગુચ્છ એટલે નાના છોડ, એમાં કોઈક જન્મ આપજો. આટલું નમ્રપણું ત્યાં આગળ રાખ્યું છે. તો જો આ દ્રષ્ટિ હોય એટલે આ દ્રષ્ટિ કેળવવાની આવી, સાધનામાં આ વસ્તુ આવી. એટલે નાનો હરિભક્ત હોય, ગામડાનો હોય, ગરીબ હોય, આપણે તો ઘણીવાર બધું સ્થૂલમાં જ જતું રહે. અમારે એકવાર એવું થયું હતું, તમારી વાત નથી, અમારે આ ગડબડ બધી થાય છે, અમે કેશોળ સિદ્ધ થઈ ગયા છીએ. તે અમે બધા દીક્ષા લીધેલી અને કાંદીવલીમાં રહેતા હતા અને એક હોલ હતો એમાં સભા કરતા, બાજુમાં એક લોબી હતી ત્યાં અમારે જમવા બેસવાનું, નાનું એક રસોડું હતું. પછી લોબીમાં જમવા બેઠેલા અને એક ભાઈ આવ્યા, અડધી પોતળી પહેરેલી કાઠિયાવાડી પ્યોર અને ફારિયું પહેરેલું અને પેલું ખમીસ જેવું ને એવું, અને આમ બારણા આગળ એને આમ દર્શન કર્યા. એટલે પછી અમે ચર્ચા શરૂ કરી કે જમવા આવ્યા છે, ડોકિયા કરે છે, મને કોઈ બોલાવે છે? અમે અંદર ચર્ચા કરી, મોહન સાહેબ બાજુમાં બેઠા હતા, એટલે એમણે બધી થોડી આ બધી ટ્રેનિંગ લીધેલી એટલે કંઈ બોલ્યા નહીં, અમને કશું ના કહ્યું અને અભિપ્રાયમાં ભરાય નહીં. પછી બધું જમી રહ્યા ને પછી કાકાને મળ્યા અને વાતચીત કરી, પછી પૂછ્યું ક્યાં રહેવું શું કરું, એટલે કે આમ તો હું કાઠિયાવાડમાં રહું છું પણ અહીંયા ઘર મારા દીકરાને ઘેર આવ્યો છું. કે તમારો દીકરો અહીં શું કરે છે? એનો દીકરો મોટો વેપારી હતો પણ આ કાઠિયાવાડ ભરે એટલે એની રીત પ્રમાણે ત્યાં આગળ આવેલા. પછી અહીં તમારા આવવાનું કેવી રીતે થયું? કે આમ તો હું જૂના મંદિરનો સત્સંગી છું પણ મને યોગીજી મહારાજ માટે બહુ ભાવ છે, કે યોગીજી મહારાજ જેવા સાધુ નથી એવું મને બરાબર, કે આવા સાધુ હું જોતો નથી. અને મેં એવું સાંભળ્યું કે એમણે બધાને હમણાં દીક્ષા આપી છે અને બધા અહીં રહે છે અને બધા કહે છે પથ્થરમાં જમે છે. તે મેં કહે છે 40 વર્ષ પહેલાં સંતોને પથ્થરમાં જમતા જોયા હતા, ત્યાર પછી કોઈ દાડો મેં કોઈને પથ્થરમાં જમતા જોયા નથી. તે આજે બધા પથ્થરમાં જમે છે એ દર્શન કરવા હું આવ્યો છું. જમવા આવ્યા છે અને અમે શું માન્યું કે જમવા આવ્યા છે, બરાબર. હવે આ તો મહંત સાહેબ મળ્યા એટલે પછી અમને કહ્યું કે જો આ ભૂલ થાય છે આપણી, આ જમવા નથી આવ્યા. પણ ધારો કે ના કહ્યું હોત તો અમે કઈ ઇમ્પ્રેશન લઈ દો કે જમવા આવ્યા છે? પછી પાછું ચર્ચા થાય ને તો પછી કોક શું કે જમી ગયા છે, જમાડ્યા તો છે જ નહીં પણ સંભળાય એવું પાછું કે જમી ગયા છે. પછી પાછો કોક એને પોતાનું ઉમેરની કે એ કાયમ જમવા આવે છે. હવે એ બધા ભૂસા સાથે પછી ધારો કે અમારી ટ્રાન્સફર થઈ અને પછી ધારો કે મુંબઈથી અટલાદરા ગયા અને ત્યાં આગળ કાકા આવે એટલે પેલા દૂરથી જુએ કુતરો પેલો જમી જાય છે આ, એટલે એને કે કુતરો છે જ નહીં, જાઓ તમે વ્યવસ્થા. આ દશા થાય કે ને, હવે શાસ્ત્રી મહારાજે મંદિર બાંધ્યું છે
તમારા જેવા હરિભક્તો આપે છે. રસોઈ બનાવનારો જુદો છે, પીરસનારો જુદો છે. અમે ખુરશીમાં બેઠા બેઠા એમને હપ્તા હપ્તા અમને ઓર્ડર કરીએ, આધ્યાત્મિક કઈ રીતે આગળ વધાય? તો ભગવાન ઉગડ્યા પહેલાં આગળ વધી જવાય છે? આ ભૂસું ભર્યું હોય તો કાઢવું પડે કે નહીં? તો આવું કેટલું ભરેલું હોય છે, કોને ખબર છે અંદર શું ભર્યું છે? આ તમારું સફેદ ખમીસ છે, સ્પષ્ટ સ્પષ્ટ દેખાય છે ને બધાને સફેદ. હું આ ચશ્મા ઉપર લાલ રંગનું એડેપ્ટર મૂકું તો મને કેવું દેખાય? તો તમારો વાંક છે કે મારો વાંક છે? તો મારી આંખ આગળ આવરણ આવ્યું ને, એવું કાન આગળ આવરણ આવે તો, પછી એવું ચામડીમાં આવરણ આવે તો મનની અંદર કેટલા આવરણ ભર્યા છે એ આરપાર દુનિયાને જોઈએ જ છે. આપણે કઈ રીતે સમજવાના છે? તો કઈ રીતે વર્તીશું? જો હું તમને ઓળખતો નથી તો કઈ રીતે તમારી સાથે વર્તીશ? કોણ મને શું ખબર છે કે તમારી નિષ્ઠા શું છે, તમારી ભાવના શું છે, તો તમારું કયું અંદરનું શું છે, કોને ખબર છે? આપણે તો બધું બહારથી માપતા આવ્યા, કેટલા ઊંચા છે, કેટલા પહોરા છે, કઈ જ્ઞાતિના છે. કોણ જ્ઞાતિ? શાની જ્ઞાતિની વાતો કરો છો? જ્ઞાતિથી મહત્તા છે? પણ જ્ઞાતિથી આવ્યું, લો જાત જાતનું બધું ભર્યું છે અંદર, બધું કેટલું ભણેલા છે. અરે ભણેલો કંઈ કામ લાગતો નથી, કેટલા નથી ભણેલા ડોલાવે દુનિયા. જનમંગલ સ્વામી ઓળખો છો? કેટલું ભણેલા છે. અને પેલા આપણા આ DDIT કોલેજવાળા કોણ, ધરમસિંહ દેસાઈના દીકરા પેલા, હે નરેન્દ્ર દેસાઈ, નરેન્દ્ર દેસાઈને જનમંગલ સ્વામીએ વાત કરી, સ્વામિનારાયણ ભગવાનની પ્રમુખ સ્વામી મહારાજની. એ તો ચુસ્ત વૈષ્ણવ છે અને ચુસ્ત પ્રેક્ટિસિંગ વૈષ્ણવ છે. ગીતા, હા, અને ગીતા વાંચે ને, ગીતા પર પ્રશ્ન પૂછે, ભગવત ચરણસાઈને પ્રશ્ન પૂછે, ભગવત ચરણસાઈ વિચારમાં પડી ગયા હતા. એ નરેન્દ્રભાઈને જનમંગલ સ્વામીએ વાત કરી અને કન્વિન્સ કર્યા. નડિયાદના છાત્રાને 15 લાખ રૂપિયા આપ્યા, 15 લેખ્સ રૂપીસ, કોઈ શરત નહીં. એણે કંઈક શરત મૂકવાની વાત કરી, શરત કોઈ નહીં કે તમારે, તમે કોઈ છોકરાને મોકલશો કે તમારો મોકલો, અમારે છાત્રામાં લેવું એવું નહીં. કોઈ બોર્ડ નહીં મારવાનું કે નરેન્દ્રભાઈના 15 લાખ છે. બધું ધીમે ને સમજાયેલું, એવું નહીં આમ, પણ કન્વિન્સ કરેલા એને. એક વૈષ્ણવ પાસેથી 15 લાખ લીધા, 3 ચોપડી ભણેલો માણસ કેવી રીતે લેવાય? તો ક્યાં ભણતર આવ્યું? એટલે ના ભણવું એવું કહેવાનો હેતુ નથી, પણ ભણતર એટલું નથી આવતું. તો કંઈક જુદી વસ્તુ છે. હવે કોકનામાં દોષ બી હોય, પણ દોષ હોય પણ ટરી જવાના છે, કેટલા ટરી જાય છે એ બધા આપણે જોઈએ છે. તો જો આ ન રાખીએ તો આ બધી આપણી બાહ્ય દ્રષ્ટિ થઈ જાય તો બરાબર છે, પછી આગળ વધાતું નથી. એટલે યોગીજી મહારાજ એક સાખી કહેતા, બહુ સાદી ભાષા બોલતા, તમે આ ઇન્દ્રવદનભાઈ કદાચ બધા સાંભળી હશે. સ્વામી કહેતા, હું મારો ઠાકર, બરાબર છે, ઇન્દ્રવદનભાઈ યાદ આવ્યું છે, હું મારો ઠાકર, ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું, જગત આખું કાણું. એટલે જગત છે જ નહીં, તો જગત છે નહીં એટલે જગત છે જ, પણ એમાં ઠાકર જ જોવાના, એની સામે નજર રાખવાની કે એમાં ઠાકરનો ભાગ કેટલો છે, એટલે એમાં સારો ભાગ કેટલો છે એ જોવાનું, તો આપણે આગળ વધાય. નેગેટિવ અંદર વસ્તુ છે પણ આપણે ન જોવી, એ સાધના છે. તમારામાં સારું જ જોવું, હવે એ પ્રેક્ટિસ કરવાની આવી. એક દિવસમાં થતું નથી, કારણ કે આપણે વર્ષોથી અમુક ટેવ પડી છે, એને સુધારવાની છે, પણ એ સાધના છે ને એ શીખવાનું છે. તો આ બધી વાતો લખી છે એટલે આપણે ખ્યાલમાં રહેવું જોઈએ, નહીં તો આગળ ના વધાય. એટલે રાજીપો એમાં થાય, બહુ કરવાનું છે એવું નહીં. યોગીજી મહારાજની સાધના તમે જુઓ, એમણે કંઈ બહુ પ્રવચનો નથી કર્યા, બહુ ગ્રંથો લખ્યા નથી, કશું લખ્યું નથી આમ જુઓ તો, પણ આની અંદર વ્યવસ્થિત. યોગી મહારાજ શું બોલ્યા? મને 50 વર્ષ સત્સંગમાં થયા, એટલે આ તો દીક્ષા લીધા પછી બોલ્યા છે. કોઈ નાનામાં નાનો સત્સંગી હોય અને થાથા થાબડા જેવો હોય એનો પણ મને અવગુણ આવ્યો નથી. એ સાધના તો ભેગા રહ્યા છે, એટલું નહીં, દરેકની સેવા કરી છે. થાથા થાબડા જેવો છે તો એનો અવગુણ તો જોયો જ નથી, પણ જે કંઈ એનામાં ગુણ છે એ તરફ નજર રાખી એની સેવા કરી છે. તો આ રીતે કર્યું છે, તો આ નજરમાં આપણે રાખવાનું છે. આ રીતે જો આપણે કરીશું તો આપણો સત્સંગ જુદો થશે. પહેલો આપણો વ્યક્તિગત, અને આપણો વ્યક્તિગત થયો પછી ભાઈ આપણે શું નામ, નીલકંઠભાઈ, આ મંદિર જુદું થશે. એટલે આ મંદિર બને એની સાથે આપણે બધાએ મંદિર આ બનાવવાનું છે, બધાએ આ વિચાર કરવાનો. નેગેટિવ વાત સદંતર બંધ કરો, નહીં તો બરકત નહીં આવે. હા, જે કંઈ પ્રોબ્લેમ હોય તો યોગ્ય વ્યક્તિને અવશ્ય કહો, એને બંધ કરો, એની ચર્ચા બંધ કરો, એને કહેવાનું પણ બંધ કરો. યોગ્ય વ્યક્તિને અવશ્ય કહો, એની ના નથી. પછી સાંભળવાનું બંધ કરવું પડશે, હર્ષદભાઈ એ અઘરું છે, તમે કહોની ચર્ચા ના કહો કાંઈ કે, તો કેમનું બંધ કરવું? એ શીખવાનું છે. હવે હાયર લેવલ આવ્યું, એ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ આવ્યું,
એમાં કે સાંભળો કે ધીરે ધીરે કહેવું પડે, ઘણી વાર ના કહેવાય તો છટકવાનું વધવું પડે. અમે બધું કહેતા પછી કોઈક આવું કહેતો હોય ને કે હું જરા લઘુ કરી આવું કે જતા રહ્યું આવું જ નહીં, પછી થૂંકવા છે કોઈક મોટો હોય ને કહેવાય નહીં, શું કહેવું મોટા હોય છે, બધું આ બધા ખેલ હોય છે, બધાને પ્રશ્ન હોય છે. પણ પછી એથી આગળનું છે વિચારવાનું નહીં મેન્ટલી કે આવો છે ભાઈ છે, પણ તમારા માઇન્ડને ત્યાં જવા દેવા નથી. આ પ્રેક્ટિસ છે, થોડું મુશ્કેલ કામ છે પણ અશક્ય નથી. હમણાં સાંભળ્યું તમે પેલા શાંતિપ્રિય સ્વામી મને ફેક્સ મોકલ્યો છે, હજુ મળ્યો નથી. એક પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ માણસ હિમાલય પર ચડી આવ્યો. જુઓ વિચારો, આ વિચારવાની જરૂર. એક માણસે નક્કી કર્યું એને દેખાતું નથી, હિમાલય ઉપર ચડી આવ્યો. પેલો મેસનર ચડી આવ્યો, આપણે હિમાલય ક્યાં ચડવાનો છે, પણ આપણે આ ચડવાનું છે. હિમાલય પર ચડાય, એમાં દેખાતો નહીં ચડે. મેસનર એકલો ગયો અને ઓક્સિજન વગર ગયો, જે વર્લ્ડ રેકોર્ડ દુનિયાના એવરેસ્ટ ઉપર ચડનારામાં એ ગયો. તો આ રેકોર્ડ આપણે તોડવાનો છે હવે, બસ કે આ એવરેસ્ટ ઉપર ચડવાનું છે. કે કોઈ પણ નાનામાં નાનો હરિભક્ત હોય, ગરીબ હોય, ગામડાનો હોય, અભણ હોય, થાથા ધાબડા જેવો હોય, દોષવાળો હોય, અને આપણે જાણીએ જ છે દોષવાળો છે કારણ કે ભેગા, છતાં એનો દોષ ન દેખાય અને હજાર અવગુણની વચ્ચે એક ગુણ હોય તો દેખાય. આ ડિરેક્શન આપણે પકડવાની છે, આ ડિરેક્શન આપણે પકડીશું અને આપણે જે કાર્ય કરવાનું છે. તો આપણે જો સ્થૂળ કાર્ય કરવાનું, કાલે કહ્યું તો ફરી યાદ કરાવું છું, આ પ્રોજેક્ટ, આ મંદિર, એ પ્રોજેક્ટ દેખાય બીજું ના દેખાય. બટુકભાઈ તમને તમારું ઓપરેશન દેખાય, પણ આ પ્રોજેક્ટ દેખાવો જોઈએ. રોજ તમને મંદિર દેખાવું જોઈએ કે હું શું કરું. તમારે તમારું ઓપરેશન દેખાય છે કે નહીં, બધું ઝીણું ઝીણું બધું દેખાય છે ને, તો આ દેખાવું જોઈએ. દલાસ મંડળ દેખાવું જોઈએ, પેલું કયું મંડળ, એમ બધા તમારા વિભાગના જેટલા બધા આવ્યા છે ભાઈ, પ્રમોદભાઈ, પ્રમોદભાઈ છે ને, એને બિચારાને તકલીફ છે, પણ આ જ દેખાય, આ જ જોવાનું. તો તમને તમારી તકલીફ જ નહીં દેખાય, તમારી તકલીફ બાજુમાં રહેશે ને તમે નીકળી જશો આગળ. બસ તકલીફ રહેશે ને તમે કરશો કે આ દેખાય, મારે આ પૂરું કરવું છે. ઇટ ઇઝ માય ટેમ્પલ, અને મારે કરવું છે. નીલકંઠભાઈ નહીં, મારું જ મંદિર છે, બસ મારો પ્રોજેક્ટ છે, હું કેવી રીતે કરું. અને તમારામાં જે શક્તિ છે લઈને તમે મંડી પડો, એક જ વાત કરીને પૂરું કરીએ. રવિન્દ્રનાથ ટાગોરનું એક કાવ્ય છે, કાવ્યની પંક્તિ મને ખબર નથી એક્ઝેક્ટ શબ્દોમાં, એનો ભાવાર્થ ખબર છે. તો સૂર્ય જ્યારે અસ્ત થવાનો હતો તો સૂર્યને વિચાર આવ્યો કે મેં 24-12 કલાક આ બધાને પ્રકાશ આપ્યો, ગરમી આપી, હવે હું તો અસ્ત થઈશ 12 કલાક સુધી, તો આ બધાનું શું થશે, આ બધા હેરાન થશે અંધારામાં, અને મારું કાર્ય કરે એવો કોણ છે. આમ ચારે બાજુ જોયું, કોઈ મળ્યો નહીં. એમાં આમ સહેજ આમ નજર કરીને તો એક નાનો દીવો જમીનમાંથી બહાર નીકળ્યો, એની અંદર એક દિવેટ હતી, એમાં એક્સ્ટ્રા દિવેલ કે ઘી કે શું નહોતું, ખાલી દિવેટ જે પલારેલી હોય ને એટલી અંદર હતી. એ દીવો આમ પછી સૂર્યદેવને પગે લાગ્યો કે જય સૂર્યદેવ, એમ કહીને માથું માર્યું કે તમે ચિંતા ક્યાં કરો, હું બેઠો છું પોતાનો મારો આવડો દીવો, એ જરાક અંદર પલરેલી ઘી વાળો, કે આપમાં બોલ્યો કે હું બેઠો છું, કે પણ તું શું કરીશ, કે જુઓ તમે તો સૂર્યદેવ કહેવાઓ, એટલે તમે તો આખી દુનિયામાં આપો, એવડો મોટો હું નથી, પણ હું નાનો છું, પણ હું મારી આજુબાજુ 6 ઇંચની રેડિયસમાં 5 મિનિટ માટે પ્રકાશ આપીશ, સાબાશ ધન્ય છે. એમ બધા મંડી પડો, આ બધા જે શક્તિ છે મંડો, બધાની અંદર આ શક્તિ છે, એટલે આ પ્રોજેક્ટ છે, આ કાર્ય કરવાનું છે અને પેલું નથી કરવાનું, બસ. એ આમ મંડશો ને પેલાની ટાઈમ જ નહીં રહે, તમને મંદિરના વિચાર આવશે ને દોષ નજરમાં જ નહીં આવે. આ દસ નજરમાં આવે છે એનું કારણ નવરાશ છે, નવરા પડીએ છીએ એટલે દેખાય. નવરા તમે 24 કલાક આ જ વિચાર કરો, તમારા વેપારના વિચાર અવશ્ય કરો, તમે ઓપરેશનના વિચાર કરો. ઓપરેશન નવી જ ટેકનોલોજી, દરેક વખતે નવી જ એ કરો, એ કોણ ના પાડે. તો તમારો વિકાસ હશે ને તમારું કંઈક બીજા સાંભળશે કે ના બટુકભી બરાબર છે, એટલે પછી ક્યાંક અમે કંઈક કરવાનું છે, કરવું જોઈએ બટુકભી કે એમ બરાબર છે, તો પડશે એટલે એ કરવાનું છે, તમારું કામ કરવાનું જ છે. નથી ઇન્દ્રવદન બી શું કરે છે, રિટાયર થઈ ગયા, રિટાયર થયા છે, પછી ફરી કંઈ ફિટ ન થયા ને, કાલ પહેલાં ફિટ કરતા થયા, આમ કંઈ ફિટ ન થયા ને, હવે આની પાછળ મંડી પડો. તમે બુદ્ધિશાળી છો અને જૂના છો, નિષ્ઠાવાળા છો, આ જ પ્રોજેક્ટ, નો અધર પ્રોજેક્ટ. બધા જેટલા હર્ષદભાઈ અને જેટલા બધા બીજા ઘણા બધા હું બધાને ઓળખતો નથી, અને આપણે એવું નથી કહેતા કે તમે તમારો પ્રોજેક્ટ બંધ કરી દો, તમારું કામ ચાલુ રાખો, પણ સેકન્ડ પ્રોજેક્ટ આ હોય, ઘણા બબે મોડલ નથી હોતી, એમાં ત્રીજું સમજો ને પ્રોજેક્ટ,
આ બધાને બધા આ રીતે વિચારો, અને પેલા વિચારો ઓટોમેટિક બંધ કરી દો, એની ચર્ચા કરશો જ નહીં. આની અંદર પણ શોધાકામ સેલ્ફ થરું થઈ જશે, બધાની શક્તિ બહાર આવશે. અનંત શક્તિ છે, ભગવાનની અનંત શક્તિ છે, અને આપણા બ્રેન કામ કરવા માગે છે ભગવાનની અનંત.

ચાલે અને જેને નોકરી ના હોય બધાને નોકરીઓ મળે અને જે બધાને બીજા પ્રોબ્લેમ બધા હોય બધા સોલ્વ થાય. આપણે બધા મળીને આપણે બધા એક છે, વી આર ઓલ વન. આ ઉપાસના આ મા બાપ આ છે એ બેઝ રાખશો અને એને પહોંચવાનું છે, બીજું બધું કશું રહેવાનું નથી. બધું છે તો એ નથી જેવું છે, તો આ ધ્યેય રાખીશું તો આપણું કાર્ય સર્વોપરી થશે. માટે એ રીતનું બધાને કાર્ય કરવાનું વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.

શ્રીજી મહારાજે કહ્યું, સંતો હરિભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા. અને મારે કે અમે તો આ જીભ ઝાલીને વાત કરીએ છીએ, દેખાય છે એવું તો કહેતા નથી, કહી શકીએ એવું જ નથી. કેમ કે જે કહીએ તલ માત્ર કહીએ, આ કોઈ મનુષ્ય નથી એ તલ માત્ર કહ્યું, પણ વિમુખને તો મેરું જેટલું લાગે કે હા કોઈ મનુષ્ય નથી એવું થઈ જાય. આ બધા ઢીંગલા ઢીંગલી નાચે કૂદે છે, કોઈ મનુષ્ય નથી એવું થઈ જાય. એટલે મહારાજે કહ્યું, અને વાત સાચી, આમાં વિશ્વાસ આવે જોઈએ કે આ કોઈ મનુષ્ય નથી. આ જે આપણે કઈ વાત કરી, આ અરુણભાઈ બોલે ના બોલે, આ કોમ્પ્યુટર ને આ ને બધું કોણ બનાવે, તે એ તો બધું મુક્ત બધું બનાવી શકે છે. મહારાજને બીજી લાઈન લેવી છે, આ દબાઈ દેવી છે. આમાં ડાપણ વાપરીએ, આ બધું કરીએ તો ક્યાંય ખોવાઈ જઈએ. એટલે મહારાજને મોક્ષની લાઈન ઊભી કરી, આ બધું એકવાર દબાઈ દે ને તો બીજી લાઈન શરૂ થાય. એટલે મોક્ષની લાઈન મહારાજ શરૂ કરી. અને મહારાજ પૃથ્વી પર આવ્યા મોક્ષ માટે જ આવ્યા છે, બીજા કોઈ કારણ નહીં. અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ એ તો એમના માટે જ તુચ્છ છે, નાશવંત છે, એટલે એના માટે નથી આવ્યા. અનંતકોટી બ્રહ્માંડના સુખ જે બધા રાચે છે હાંડિયાના, એના માટે આવ્યા જ નથી ભગવાન. ભગવાન તો પ્યોર મોક્ષ માટે જ આવ્યા છે. એટલે આપણે એટલે આ સામાન્ય બનાવી દીધા છે. મહારાજ પોતે સામાન્ય બન્યા અને આપણને બધાને સામાન્ય બનાવ્યા, કેમ કે એમનું માસ્ટર પ્લાન છે. એક મોક્ષ સિવાય બીજું કંઈ આપવું જ નથી. એટલે આ બધું યુક્તિ કરે છે. એટલે આ લોકમાં આવીને બીજા કોઈ લોકમાં, બીજા લોકમાં તો બધું ધામધૂમ ચાલે છે, દેવલોક ઇન્દ્રલોકમાં, તો ત્યાં તો મોક્ષ થાય કોઈ પડી જ નથી મોક્ષની. અને આ પૃથ્વીલોકમાં છે, મહારાજ પોતે મનુષ્ય જેવા બન્યા, આપણે મનુષ્ય જેવા બનાવ્યા, અને પછી એમાં આ દીવભાવની વાત, આ બધી મહારાજ જે બધી વાત કરે છે, હા, એટલે એમાં વિશ્વાસ આવવો જોઈએ. કેમ કે મહારાજ કંઈ ગુણાતીતાન સ્વામી કહું કે ભડકો જેવો છે, દેખાડી શકે ભડકો, બધું બધું બ્રહ્માંડ એક નખનો અંગૂઠો આમ મહારાજ ગુણાતીતાન સ્વામી દાબે ને આમ કરે, અનંત બ્રહ્માંડ ભડકે થઈ જાય. એટલે એ બધું એમને આ જગત ચાલતું હોય ચાલવા દેવું છે, અને એમનું કામ સાઈડમાં કરીને પછી આ સત્સંગ વધારો છે. એટલે આ ટૂંકમાં, અને આજે ગાંડાની વંજાર બધા સમજ્યા છે. આ વાત સ્પષ્ટ છે, એટલે જ કેફ આવે છે. અને જેને નથી સમજાવું એ સત્સંગમાં આવે જાય

0: સંસ્કાર પડે છે, પણ અસલી માલ તો આ લોકો લઈ ગયા. કારણ કે ઘણી એવી મુશ્કેલી હોય એની અંદર પણ સત્સંગ રહે એ મારે કહે કે સર્વોપરી છે. બધું ધામધૂમ હોય, પૈસા હોય, બધું હોય, એમાં સત્સંગ એમાં શું કાંઈ ના વરે. બધી મુશ્કેલીઓનો પાર ના હોય એની અંદર પણ સ્થિર રહે અને નિષ્ઠા ડગે નહીં એ. અને આ એક એકના બધા આખ્યાન જોઈએ, બધાને એવું વર્તે છે એટલે અંદરથી કેફ આવે છે, બહારનું નહીં. બહારનો તો આવે ને સમી જાય સબ, અને અંદરથી કેફ આવે કોઈ ટળે નહીં, એ સમજણનું કેફ છે. અને હવે આ લોકોને સમજણ એકાંતિકપણાની સમજણ હતી તો કોઈ રીતે ડગ્યા નહીં. અને ખાલી બીજા બધા ઘણા વાતો કરે એટલે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ અને સમજણ કરવી જોઈએ, પણ આ લોકો તો એમાં જ પડ્યા, મુશ્કેલીઓમાં જ પડ્યા અને કરી બતાવ્યું. અને એક એક જો આ મોતી કાકાની વાત કરીએ, આશાભાઈ ને ઈશ્વરભાઈ ત્યાં રડુમાં હતા અને આગ લાગી. એ લોકોની ગણતી એવી હતી 15 વર્ષથી દેવું ચૂકવાતું નહોતું. કોઈ અતિવૃષ્ટિ થાય, કઈ અનાવૃષ્ટિ થાય, કાં તીડ પડે એટલે એલા જીવડા હોય બધા ખાઈ જાય પાદળા, એટલે કાંઈ પાકે નહીં, એ બધું હતું. પણ તો એ પછી એમને 15મે વર્ષે ગણતી થઈ કે હવે આ વખતે તો બધું 100 આની પાક 32 આની પાક છે, એટલે બધું ગોડાઉન ભરાઈ ગયું, બધું થઈ ગયું, કપાસ ને બધા. અને એમને થયું કે હવે આ વખતે દેવું ચૂકતે અને ઉપરથી પૈસા વધશે એવું થયું. હવે તે વખત એમના દીકરા રમણભાઈ એ લોકો બાળકો કોઈ દિવસ એ બાજુ રમવા જાય નહીં, એ ખાતું જુદું જ. પણ આ એકલો રમણભાઈ એકલા ગયા અને દીવાશ્રી લઈને ગયા માચીસ અને કરીને આખી નાખીને, એટલે ભગવાન સિવાય કોઈ ના કરે. આવી બુદ્ધિ કોઈ દિવસ આવે નહીં, એટલે ભગવાને જ કર્યું છે. અને આ લોકો બધા સમજી ગયા આ ભગવાનનું કામ છે, બીજું કાંઈ નહીં. એટલે કઈ કેફ નથી અને બધું ભરતું હતું. અને નિર્ગુણ સ્વામીએ કહ્યું કે સ્વામી આમને આગ લાગી, આ બધું રડમાં બધું સળગી ગયું, બધું ભરી ગયું. સ્વાઈ કહે શાસ્ત્રીમાં જ કહે કે બધા પાપ ભરી ગયા. નિર્ગુણ સ્વ એકદમ આકરા થયા, કયા પાપ? તમારા દર્શને 5 મહાપાપ ભરી જાય અને કયા પાપ લટક્યા છે? સ્વામી કહે કે ભગવાન છે બીજે વૃત્તિ જાય એ મોટું પાપ છે. જો આ કક્ષાએ લઈ જવાની વાત છે, એટલે ભગવાન છે બીજું કંઈ રાખવું જ નથી. એ કસોટી ચડાયા બધા અને બધા સમજી ગયા, સમજે. અને જે મારી 8 આનાની વાત કરી અને આ સ્વામી બાપા 1000 કરોડો અબજો રૂપિયાની વાત અને એની સામે 8 આનું શું હિસાબમાં, એટલે બી કેફ જીવ્યા છે. ખાલી કલ્પના નથી કરી કે આવી રીતે આપણી સમજણ રાખીએ, આવા દેશકાળમાં આવી સમજણ રાખીએ, આમ કરીએ, કાંઈ નહીં. અંદર હોમ જ દીધું, અગ્નિમાં પડ્યા અને પછી તો એ એકદમ નિર્વિકાર નિષ્કલંક નીકળ્યા. એટલે નિષ્ઠાનું બળ અને મહારાજ કેવા મહારાજ સ્વામી મળ્યા છે આપણને ખ્યાલ જ નથી. આપણે આજે સત્સંગ કરીએ છીએ ને, બધું હેત છે, સત્પુરુષમાં હેત એને પાર પડશે. પણ આજે બધું બધી વાત સાચી છે. અનંત જન્મથી ઓલા ઋષિ મુનિઓ તપ કર્યા છે અને બધા સાધન કર્યા છે. બધા સત્સંગ, બધા સાધનનું ફળ સત્સંગ, એ સત્સંગ આપણને મળ્યો છે. પણ એ જેમ જેટલું સમજાય એટલું કામમાં આવે. સત્સંગ તો મળ્યો છે, પણ આ બધા હરિભક્તો આવા જે ગાંડાની વર્ગ્યા એમાં પેસવું હોય, એમાં એન્ટ્રી લેવી હોય ને, તો સત્સંગની સમજણ થોડ કરવી પડશે અને માથે લેવું પડે. ખાલી સમજણ કરીને કામ ના આવે. એમાં પછી એની જે મજા આવે ને એ કેફ કોઈ દિવસ ટળે નહીં. અંતરમાં અખંડ કેફ રહે. એટલે આપણે એટલે આ કક્ષાએ મહારાજ લઈ જવાના છે. એટલે આપણે પણ એવું કાંઈ નથી કે આવી કસોટી કરે કસોટી ના કરે ભગવાન અને આ સુખ પમાડે. એટલે આપણે તો સાચી સમજણ કરવી અને આવી તૈયારી રાખવી કે ભગવાનને છોડવા નથી, મહારાજ સ્વામીને છોડવા નથી. ગમે એવું થાય, ગમે એવું કષ્ટ પડે, ગમે કષ્ટ શું છે, કષ્ટ આ લોકમાં આ દેહ પડે એટલે બીજા જન્મે તો આપણે ક્યાંય રાજા થયા કંઈ થયા એટલે એનું નિર્ધાર નથી. એટલે આ જન્મ પૂરતું છે. આ જન્મ પૂરતું એટલે આઠાના અને આ પ્રાપ્તિ કેટલી મોટી છે એટલે એને ખોવી નહીં. આઠાના રાખવા અને અબજો રૂપિયા ત્યાગ કરવા એ મૂર્ખાઈ છે ને. એટલે એવી સત્સંગ સાચો છે, સત્સંગ સાવ સાચો છે, એમાં શંકા રાખવી નહીં. મહારાજ સ્વામી પોતે પધાર્યા છે અને જે સર માલકમ ગવર્નર એમની ઇતિહાસ જોઈએ આપણે, એક કેવા રાજી પુરુષ. પણ તોય અને તે વખતે તો સિક્યોરિટી કોઈ નહીં, ઘોડા અને પગે ચાલવાનું માર્ચિંગ, ભાઈ મોટર કાર નહીં, પ્લેન નહીં, એ કંઈ નહીં. પણ તોય મુંબઈથી નીકળ્યા, રાજકોટ આવ્યા અને મહારાજને મળ્યા અને બધું કર્યું. અને એમને મહારાજે કહ્યું કે તમારે કોઈ વરદાન માગવું છે, તો એમને કહ્યું જો રાજવી પુરુષ છે. પણ તોય એમને કહ્યું કે મારા શત્રુનું પણ ભલું થાય, એ તો સાધુ ના માગી શકે. હા, અસલી સાધુની વાત જુદી છે, પણ સામાન્ય સાધુ એવું ના માગી શકે મારા શત્રુનું ભલું થાય. શત્રુ તો કિકઅપ કિક કરે બધું, પણ તે એ આવું માગ્યું. અને ભગવાનની સામર્થ્ય. અને પછી તે વખતે મહારાજના વખતમાં હજારો એકાંતિક ભક્તો થયા છે. આવી સમજણ ગાંડાની વંજારવાળા હજારો સંખ્યાબંધ. એટલે આ કંઈ ખોટું નથી, આ બધું સાચું છે. હવે ઇતિહાસ તપાસો અને બધું કરો. એ પછી આપણે ઊંડા ઉતરો આ સત્સંગમાં તો બધી ખબર પડે. અને પછી જે કેફ આવે એની કોઈ વાત પૂછવાની નહીં. સદાન સ્વામી મહારાજ
1: આ બાળકોએ પારસમાંની ચિંતામાં ઢગલાબંધ વર્ષા કરી છે. હવે કોઈ બાળક હોય, ગમે એવો બાળક હોય, પણ એના હાથમાં પારસમણી ચિંતામણી હોય અને એ આપો તો તમે લો કે નહીં? ફક્ત તે એવું આ બાળકે કર્યું, વર્ષા કરી, પાર્થની ચિંતામણીને સોનું ને હીરા ને માણિકને વર્ષા કરી. પણ આપણે બાળક જાણીને ગણીએ નહીં, એ આપણી ખોટ છે. કોઈ બાળક હોય ને એના હાથમાં પારસમણી ચિંતા, એ તમને આપે તમે લો કે નહીં? તો આ બાળકોએ આ વર્ષા કરી, તમે લો કે નહીં? બાળક બાળક માનીને પણ એ આપ્યું શું છે એ જોવાની વાત. આ ઓલા બાળક કેટલું આખું અડધી યોગી ગીતા ભૂલી ગયો, સળસળાટ એક પણ ભૂલું કર્યા વગર. આટલું બધું જ્યાં પણ આપણે બાળક સમજીને આ વ્યવહારમાં ખરેખર એ બાળક કોઈ આપે તમને તો લઈ લો, એની પાસે બીજું હોય એ પતાવી દો, અને આમાં કાંઈ નહીં. બાળક બાળક સમજીને પણ એને આપ્યું શું છે માલમ માલ થઈ જાય કે યોગી અપાની વાતો કરી, કે કઈ સુંદર વાતો કરી. એ સૂત્ર આપણે જીવનમાં આવે ધન્ય થઈ જઈએ. એક જ જો સ્વામીએ કહ્યું કોઈની ખટપટ ના કરી, એક જ વાત. ખટપટ એટલે એકની વાત બીજાને કે, બીજાની વાત ત્રીજાને કે, એ ખટપટ. હવે એ તો સાચું છે, એકની વાત બીજાને કે સાચી જ વાત કહી, પણ તો એ ખટપટ કહેવાય, ખટપટ. અને ઉપજાવેલી હોય એ તો મહા ખટપટ. હવે આ આ સત્સંગ છે, આ સત્સંગમાં આવું બધું હોવું ના જોઈએ. શ્રીજી મહારાજ કેવા ભગવાન મળ્યા પરથી પર, અને એમની હાજરીમાં અત્યારે કોઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ આવ્યો હોય તો કેટલી અમાન્ય રાખી આપે, કેટલું પ્રોટોકોલ લે આ ને તે. અને આ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને કોઈ અમાન્ય નહીં. અમાન્ય એટલે એમને જે વચન કયા છે એ પાડવા, એ અમાન્ય કયા. એમને આ બધી અને ભગવાને તો બહુ જ કૃપા કરી છે. સ્વયં આયા એ કોઈ દેશ બને નહીં, આજ સુધી બન્યું જ નથી. આ ભગવાન આવ્યા જ નથી, આપણને મળ્યા જ નથી. અનંત અનંત અનંત જન્મથી આટા મારી દે, જન્મરણ જન્મરણ જન્મરણ, પણ આ ભગવાને આ સંત મળ્યા જ નથી. એ એટલી મોટી કૃપા, રૂબરૂ મળ્યા આપણા, પણ આપણે એમને ઢસડી લીધા આપણા વ્યવહારમાં. બે પૈસાનો વ્યવહાર એમાં અમને ઢસડી લીધા, અને એમની પાસે બધું કામ કરાવીએ. એક શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે હરિભક્તો અમારી પાસે શું કરાય, ઓલા બાળક હોય ને ચડ્ડી બગાડી હોય એને સાફ કરાવે. બોલે એટલે આધ્યાત્મિક છે, આમાં તો બીજું કાંઈ જોઈએ નહીં. આધ્યાત્મિક બીજા દાસના દાસ કેટલી મજા આવે દાસના દાસ. પણ આપણે અજ્ઞાન બાળકની જેમ જ અજ્ઞાન સેવીએ છીએ, એટલે બધું કાંઈ સમજતા જ નથી. પણ તોય ભગવાને આટલી, આપણે કાંઈ સમજતા જ નથી તોય ભગવાને આટલી દયા કરી. તે કેટલી વાર તો આપણે આજે 42 પાટું છે. હા, અરે આ દિવસે આપણે બધું સમજીને અધ્યાત્મ વાતમાં પડીએ, આ કચરો વીણીએ નહીં. મેં કામ ક્રોધ લોભ મોહ વત્સર આશા તૃષ્ણ ઈર્ષ્યા અહંકાર એ બધું કચરો જ છે કચરો. અને અનંત જન્મથી કરતા જયા છે માન મોટો ભાગ તે સત્સંગ મળ્યો છે, શ્રીજી મહારાજ મળ્યા છે, એટલે આપણી ફરજ છે એમને અનુરૂપ, શ્રીજી મહારાજને અનુરૂપ આપણું વર્તન જોઈએ. તેમનું વર્તન આ વ્યવહાર વ્યવહાર એ બધું ત્યાં કરવું પડે, પણ એમાં ખૂંચી જઈએ છીએ, ખૂંચી જઈએ અને એને પ્રધાન માનીએ છીએ. એક બે પૈસાનું કામ હોય અને તમારે મને કરોડો અબજોનું કિંમત કરીએ છીએ અને અધ્યાત્મ ભૂલી જઈએ છીએ. એટલે આજે આ બધું નક્કી કરો, ઘણી વાર નક્કી કરવું પડશે પછી હાથમાં આવશે. એક વાર, બે વાર, ત્રણ વાર, પણ ઉપર ઉપર ચડતા રહેવું પડશે તો કામ આવશે. સજાન સાંઈ મળે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે અંતરમાં ટાળું રહ્યા કરે ને ધગી ના જાય તેના બે ઉપાય છે. અંતરમાં ટાળું બહાર ગમે એટલી ઉપાધિ હોય, ગુણાતી તન સ્વામી જાગા સ્વામી ને પ્રાગજી ભગત હંમેશા આ જ વાત કરે, અંતરે ટાળું છે, અંતર અંતર સારું છે. તો એ તો કે બહારથી તો ઘણી બધી ઉપાધિ હતી પણ અંતર ટાળું રહે છે. એટલે સ્વામીને એ પ્રશ્ન છે, તમે ગમે ત્યાં જાઓ, મહેલમાં રહો, રાહ કરો, પણ અંતરમાં ટાળું રહે એ મુદ્દો છે. અંતર ટાળું રહ્યા કે ધગી ના જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું, ભજન કરવું એટલે અનેક રીતે ભજન વ્યાખ્યા ખાલી મારા ફેરવી એવું નથી, પણ એમનું ચિંતન મનન કરે ગમે ત્યાં હોય તો ભજન જ છે અને એ સાચું ભજન છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાન જ સર્વ કરતા સમજવા. અને સર્વ કરતા તો બહુ મોટી વાત છે, એમાં તો બધું ઘણું બધું આવી જાય. આપણે દુઃખ માત્ર ટળી જાય, દુઃખ ઊભું જ ના રહે. તો ગમે એવી હાલત હોય, દેહની હાલત હોય, બીમાર હોય, અનેક ઉપાધિ હોય, પણ તોય ભગવાન સર્વ કરતા હરતા સમજે તો પ્રશ્ન જ ના રહે. કેમ કે ખાલી બોલવામાં નથી, સર્વ કરતા હરતા વાસ્તવિક થશે. એ ખરેખર એમનો સ્વામીએ બીજી વાત કરી, મહારાજે પણ વાત કરી કે મારી મરજી વિના રે કોઈથી તળનું ન તોડાય. એ સૂકું પાંદડું, આ સૂકું પાંદડું તો હાલે નહીં, જાય નહીં, પણ તોય હાલે છે, એટલે ફરે છે, નિર્જીવ છે, તોય ફર તોય મહારાજની મરજી વિના સૂકું પાંદડું હાલતું નથી. એવું એવું એટલું બધું કરતા પણ એવી ભાવના હોય તો અખંડ આનંદ રહ્યા કરે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે, જે દાસના દુશ્મન હરિ કરવી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એટલે આ સમજણથી અને આવું જ્ઞાન દ્રઢ થવાથી બધું તમે સુખી જ રહો, 24 કલાક કોઈ વાત